એટલે પછી અપેક્ષા છે, આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં. જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવાની દ્રષ્ટિકોણથી એક મહારાજનું જ્યારે વ્યક્તિત્વ ભક્ત સમાજના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ ત્યારે એવું જ વ્યક્તિત્વ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે કે આવ્યા શ્રદ્ધાવાન હરિભક્તો આજે પણ છે. જેવી રીતે આવી સેવા શ્રદ્ધાથી કરતા અને સમજણ પણ એવી જ રાખતા, અનેક પ્રકારની જે આપણી સમજણ છે સાંખ્ય અને યોગ સંબંધી એ મહારાજના વખતમાં પણ હરિભક્તોને હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ હરિભક્તોને છે. મહારાજના વખતમાં સોમલાખાચર હતા, એમના બે જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા, પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો, મહારાજ કે તમારા બે જુવાન દીકરા ધામમાં ગયા. ત્યારે સોમલાખાચર કે મહારાજ એમાં શું છે બીજું, કે એ તો તમારા હતા અને તમે લઈ લીધા, કે અહીં તો જીવતા લાખના ને મુવા સવા લાખના, કે અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્તો પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં. મારા તો આમ જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે, આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે આમ, કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં. પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે અને ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શિખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શિખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શિખંડ બને છે, આદુનો શિખંડ બને. હા, એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શિખંડ ખાઈ શકો. હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં એટલે ખાઈ શકાય, દમવાળા હોય એથી ખાઈ શકે એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શિખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શિખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શિખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શિખંડ ધરાવાય છે અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શિખંડ બનાવવા માંડે. કારણ કે પછી ફોર્મ્યુલા બહાર જાય નહીં એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે અને કોક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ ફેમ અમે 93 સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા, તે બધા 15-17-20 જાતના આઈસ્ક્રીમ પેલા શ્રીખંડ હતા. પણ એ આવા એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી એ મૂકવા માટે જતા હતા અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી એમની ગ્રેન્ડ ડોટર એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી એના મા બાપ એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ હતા, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય પણ જરા, પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા, બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામમાં એમાં સંતોને જાણ કરી અને પછી પોતાના ગામ પાછા ગયા, બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા અને બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી. બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી એટલે બધા સંતો ઓળખતા હોય. પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં. પણ મારા કરતાં મારા દીકરા અને મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા સવા લાખના, સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને 3-1 વર્ષ કદાચ થયા હશે, 3-1 વર્ષ પહેલાં એમને રસોઈ આપી અને ગુરુ પૂનમની સભા છૂટી જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે મગનભાઈ શેની સાકર, કે દીકરો દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર કે જમો, અને આમ કેફથી ઉત્સાહથી વાત કરતા કરતા સાકર વેચે જાતે.
અને બે યુવકો ગામમાંથી પકડી લાવેલા સેવામાં જોડે લઈ આવેલા. એ બંને જણા તાંસ બધા સાથે હોય, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ, અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું, ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિસભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી, હવે તો લખણો તો આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી. અને એ વખતે આપણને એમ થઈ જાય હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં, પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે આવું કેમ થયું. અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તને એક વખત અમને ફોન આવ્યો અને મને કે સ્વામી એ હું ધર્માદો નિયમિત કાઢું છું. એટલે મેં કહું બરાબર છે, આપણે ધર્માદો તો બહુ નિયમિત છે અમે જોઈએ છે, તો કે દશાંશ નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દે એટલે બાકીનું ધન શુદ્ધ મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર છે, એ તમારા હકનું થયું કહેવાય. આ બે પ્રશ્નોનાથી તો ઉત્તર પૂરા થયા, બીજા પ્રશ્નો ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું, તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ, બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય તો મારા ઘરે ચોરી શું કામ થઈ. બોલો આવો દાવો મંડાઈ જાય છે કે નહીં. એટલે પછી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુકતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ મહારાજે આ કરાવડાયું હોય. કરતા હરતા તો મહારાજ છે, આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે, કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ છતાં પણ એ આપણને આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે. કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. હી ઇઝ ઓનલી વન ટૂલ ટુ ચેક અવર સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે? તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિ સભા કરું છું, ઉત્સવ સમયે સ્પોન્સર કરું છું, ધોતિયા ઉડાડું છું, આ બધું કરું છું, તો મને મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી બે પતિ પત્ની હા માઈને બે વિચારે બે ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દેને આવું કેમ થયું. એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે, આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ત કે સ્વામી તો હું ફેલ ને. મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા, આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે, ત્યારે આવા હરિભક્તો એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના બે બળદ જોયા અને ત્યાં જ સાઈડ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે. અને મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા આમ દેખાવ જોયો, અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ જાત કેવી છે, આ બળદ કેવા છે, એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ બે બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે જ હું બળદ આપી દઉં, જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું, મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને બે બળદ આપવાના હતા, તમારે જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા ત્યાં, પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ, મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી આ
બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતર્દૃષ્ટિ થઈ કે મહારાજને બે બળદ આપવાનું તો રહી ગયા, પણ હું કેવો મૂરખ કે આ બે બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો. એ બોલ્યા કે આ બે બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો હું મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો. એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી તે રાત દિવસ બળતરા રહ્યા કરે અને આમ રાત્રે સૂવે તો સૂઈ ના શકે અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. ભારતને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે શું કરું, તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય, જઈને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે એક બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. એકના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિર અર્પણ કરી કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય, ટાણું ચૂકી ગયા એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું અને રઘુજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છાથી તો સેવા કરી છતાંય કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં રહી ગયું અંતરમાં એ આમ કાંઠો ખૂંચ્યા કરે. એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે ત્યાં અને જ્યારે 12 બળદની જોડે અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વિલ કર્યું અને વિલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે, એમ કહીને આખો પ્રસંગ લખ્યો અને છેલ્લે વિલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વિલમાં લખ્યું અને વર્ષો સુધી લગભગ 250 વર્ષ સુધી એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો 6ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો, આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું અને એ બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠી પેઢી 6th generation સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન પ્રમુખ સાંઈ મહારાજ એટલે કે એમને આપણે અર્પણ કરીએ તો આમ મહારાજના અખંડ ધારક સંત છે અને એમને અર્પણ કરીએ. ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈના 6ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે અને ત્યાં ઊભા હતા અને સ્વામી પણ ઉતારામાંથી આમ ઓટ ટાઈમ હતો છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને બળદની સાથે પણ બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી અને રાસ આપીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તોએ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો, એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય એવા આમ એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તે 6 પેઢી સુધી ચાલ્યું, 250 થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય પણ આવા હરિભક્ત ભલે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય,
પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય, કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ, પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય, અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા, અને આમ આખો જૂન મહિનો ફિટ, જૂન 1 થી જૂન 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12મી આ તારીખની આજુબાજુ, અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ ચાલુ હતા અને એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા, એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા, અમે બધા તે વખતે પાર્ષદમાં હતા, અને નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા, સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણમૂર્તિ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વના આપતા અને બેસાડવા ગયા, તો ઊભા જ રહ્યા. નારાયણમૂર્તિ સ્વામીને હાથ છોડી દીધો કે નાના સ્વામી, અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામીએ માઇક બંધ કર્યું જાતે, આવી રીતે સ્વામી કે શું થયું એમ કહીને આમ નજીક બોલાવ્યા, પણ આખી સભા એકદમ આમ સામ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ, અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાગજી કા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું, અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે, પણ પોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે, એમ કરીને એમણે માઇક હાથમાં લીધું. અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં, કે લગભગ 62-65 સાલ હશે, તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા, અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો, પ્રમુખ સ્વામી મહારાજ બાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બાર કોઠારમાં કોઈ હરિભક્તને મળતા હતા ત્યાંથી અંદર આવ્યા. 64-65 સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી, એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો બહાર આવો, એમ કે પોતે ચાલતા હતા ને યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એમને મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને એક ટાણું છે પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારે આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું, આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે, હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખત એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું. આવું મેં મોઢામોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી દુઃખ સ્વાંધો વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગીમાના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ, સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહે તો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા અને થોડી મિનિટોમાં યોગીમાં આશીર્વાદ પૂરા કર્યા અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામમાં અટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાક એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આ રીતે સભા ચાલુ હતી અને મને સ્વામી આ રીતે બોલાય અને આ રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી ને સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી ને સેવા. ત્યારે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડીને યોગી મહારાજે કીધું કે સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો, જાઓ ગુરુ જાઓ પહેલાં.
અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા. અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સાહેબને કીધું કે સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું નાથજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા. એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હા સ્વામી, પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93 સાલમાં. સ્વામી કે તમારે ક્યાં આવે આ બધી, તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગીમાં તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો આમ સ્વામીની બાજુ ઉભા રહીને કે ના ના સ્વામી, બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, કરોડો રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાસનો દૂધનો દાજેલો એમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ ફૂકી ફૂકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નારાયણમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા. એક હાથમાં નાગજી કાકાએ માઇક પકડી રાખેલું, સ્વામી એમને આમ નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા 2 ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવો નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ ગયા આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું, તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ જ્યારે મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા, બ્રહ્મ ઉપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છે, સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા, ઈ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા બ્લડ કેન્સર. અને ધામમાં જવાના હતા, ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવું જીવલેણ રોગ, તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇનડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથ બેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ
એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે, પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું, દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને આ દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું, એ પણ એમને જ મોકલેલું છે. તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય, પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો આ પત્ર આપણે અક્ષરશ છાપેલો છે, એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી, આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુત આનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નરનારાયણ દેવ. બોલો શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમને ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિકાશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય, એટલે તમે આવ્યા, દર્શન દીધા, તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મોરલી હતી ને આમ મુકટ હતું ને પીછું ને બધું, એ ઓળખી તો ગયા કે ઓહો શ્રી કૃષ્ણ દેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો. શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તો આમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદ્રશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા. લક્ષ્મીદાસ, ઓહો મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં આ લોકની ઈચ્છા, આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો મહારાજ. કે ચાલો ભક્ત ત્યારે. પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અંત સમયે કોઈ પ્રશ્ન રહે?
કે મારે બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને, આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા, પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા, આવું પૂછતા હતા મને, અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું, કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જોઉં, એમને ના જાઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઉભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય, આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે, એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરિપણાની સમજણ કેળવવી, એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ, કે આવી સર્વોપરિપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણે એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા, એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા, પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે, એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા હતા, એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ, એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે, અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં, એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાલાને વધારે ચિંતા હોય, બે માણસ કરતાં, પતિ પત્ની કરતા સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા હમણાં છોકરા થશે, તારા હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં, એમ નહીં તો નથી તો, પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો, એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યા. ઘર મંદિરમાં મૂકે એટલે કાઢીને બહાર સીધી, એ બિચારા એમ દિવાલ ઉપર લટકાયેલી, પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું, અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્જો કરે, પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે, પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને, પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્જો, એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અરે પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે, ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈશદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે, કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ, એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કરે, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે, કે કેફથી એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે, અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે, મને તો થાય તો હું કહીશ જ, પણ કદાચ મારી પાસે જ નહીં આવે કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે, પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે
કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા હજાર ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કર લેવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફ થયો,

0: જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાઈડ ચાલુ કર્યું તો એ હારી ગયેલો. બે ત્રણ ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે, પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઉભા રહેલા. સંતો કીધું કે તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે અને એનાથી આગળ મૂકનારા જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્તો ઘણી વખત પગમાં દુખતો હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો, અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આપણે તો સંતો એ જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે. આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ, એટલે આ હરિભક્તો સ્વામી બાયપાસ કરવાનું, છાતી ઉપર હાથ ફેરવો ને. તમે અત્યારે બાયપાસ થયું તો પાછું તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પર ધારો કે હાથ ફેરવ્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળો છે, છાતી ઉપર નાના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય, તો લાખો લોકોનું બહાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે, થતા જ હોય છે સારા, અને જીવતા જ હોય છે, બીજા 25 વર્ષ કાઢી નાખે છે. એ કાંઈ એવા ગુરુવારીને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરાવો, સ્વામી કે મૂંઝાવાને જો મેં કરાવ્યું છે, છાતી પોડી કરી નાખી અને કાપો દેખાડ્યો, સ્વામી કે જો મેં કરાવ્યું છે, એમાં કંઈ ના થાય કે પેલો તો બીજા ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ, આવા ભક્તો પણ સત્સંગમાં છે કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંતના હું કે કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા. સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્ય કરે છે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળીને સ્વામી કે બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી, અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો. એ કે નાના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવાનું નહીં, સ્વામી આવું થયું ને આવું તો એ કરતું નહીં, આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય, એટલે દુઃખ ઊભું થયું હોય અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા અને આખો પ્રસંગ પત્યો અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, આમ ગાતરિયાથી આંખ લૂછવી પડી ને એટલા બધા આવી ગયા. સ્વામી કહે આમ વિવેક સાગર સાંઈની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ કે, આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું કે જાઓ મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, દેવું પણ બધું પૂરું થઈ જશે અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી જ છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં ઝળઝળી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી, એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે, સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્યકર છે, એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા, એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો, ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યો, પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ. ગુણાતીતાન સ્વામી મહારાજ.

0: प्रमुख सम्हार प्रमुख साईं अक्षरधाम महासमी શ્રીજી મહારાજે કહ્યું છે કે જેમ જેમ મોટા પામે તેમ તેમ દાસપણું વધારે. અને મહારાજ બીજી વાત કરી કે બીજાનો મહિમા સમજી અને પોતાના દોષ જુએ તે એ દાસ કહેવાય. બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ એ દાસ કહેવાય. એવા જુદી બી સુંદર વ્યાખ્યાઓ છે જેમાં એ વ્યાખ્યાઓ આપણા જીવનમાં ઉતરે, શાંતિ, પરમ શાંતિ થઈ જાય, એવા એવું જીવન બને. આપણે કહેવાયું છે અમે તમારા, તમે અમારા. હવે બધાને મળવાની ઈચ્છા તો રહેશે બધાને, પણ હવે શક્ય નથી. આપણે એક એકને મળીએ, વર્ષ પૂરું થઈ જાય તો એ પત્તો ના પડે. એટલે આપણે શ્રીજી મહારાજે સમજણ પણ આપી છે, મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબ મહારાજ ઠેઠ સુધી આવી સમજણ રાખી છે. અને એ પ્રમાણે તો જો પ્રમુખ સાહેબ મહારાજ એકવાર, એક સમય હતો ના, આપણે વિદાય સભા હતી, વોલન્ટિયર સ્વયંસેવકોને વિદાય આપવાની હતી, તો ઘણા બધા બધા વોલન્ટિયર સ્વયંસેવકો હતા, 5000. પછી સ્વામી તો બધાને મને મળવાની ઈચ્છા છે, પણ શક્ય. પછી હાર ઊંચો કર્યો કે આ બધાને પહેરાવી દઉં. એટલે એવી રીતે હવે સમૂહ મોટો થતો જાય છે. હવે એક એક સાધુ પાછળ લાખ લાખ હરિભક્ત થશે. તારે શું થશે? એટલે હવે સમજણ કરવાની. અને મહારાજે કહ્યું સમજણથી દૂર હોય તો પાસે, અને પાસે હોય તો દૂર હોય. એટલે સમજણ આપણે રાખવાની. સમજણની વાત છે ને એ આત્મિક છે, આત્માની વાત. એટલે એ આપણને દૂર પાસેનો પ્રશ્ન જ ના રહે. પાસે હોય લાભ લઈ લેવો, એનો વાંધો નહીં. દૂર હોય તો જો આ પાર્કિંગવાળા બિચારા ક્યાંય પડ્યા હોય છે, પણ એને કેફ હોય છે, લાચારી નહીં કે આપણે આ મરી ગયા, અહીં છેલ્લે ક્યારે દર્શન થશે, શું થશે, બધાને કેફ. સમજણ છે, બધાને સમજણ એ આવી છે. એટલે આપણે સુખ્યા. અને એકાંતિક ધર્મની વાત એમાં જ સમાયેલી છે. મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે વાત કરી કે આ એકાંતિક ધર્મની વાત છે એ ભગવાનને મૂળમાં, મૂળથી ભગવાન રાજી થાય, મૂળથી ભગવાન રાજી થાય એ વાત લખી છે. અને મહારાજે કહ્યું કે અમે જે કંઈ કરીએ છીએ, કોઈને ત્યાગી દઈએ છીએ, કોઈને બોલાવીએ છીએ, અને વન વિચરણ કર્યું અને બીજાને ઘરે જઈએ છીએ, આવીએ છીએ, જમીએ છીએ, અને બધું કરીએ છીએ, પણ એ સામાન્ય વાત નથી. સામાન્ય આપણે જમીએ છીએ એવું નહીં. મહારાજ જમે, ત્યાગે, જે કંઈ કરે એની પાછળ એકાંતિક ધર્મની વાત પડેલી છે. એક બધાને પ્રમુખ સ્વામી મહારાજ જે કર્યું કરાયું બધું એની પાછળ તમે બધા એકાંતિક થાઓ એ જ ભાવના છે. અને એ જ અંતે શુભ છે અને આત્યંતિક ગોલ પણ એ છે, આત્યંતિક કલ્યાણ પણ એમ જ છે. જો મહારાજને સ્વામીનો મહિમા હોય, મહારાજ સ્વામીનો મહિમા હોય અને દાસ ભાવ તો અક્ષરધામમાં કોઈ બાકી કંઈ બાકી ના રહે. મહારાજ સ્વામીની ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના અને દરેકમાં દીવ ભાવ એ આત્યંતિક કલ્યાણ. એટલે આપણે આવી આવા બધા મૂલ્યોથી ભરેલા છીએ અને એ મૂલ્યો જડબે સલાડ પકડી રાખવું અને મૂકવાની, આ જીવન બનાવવું. આ જીવન, આ બધું તો બીજું બધું ઠીક છે, એ જોઈએ. દેહધારી છીએ, આપણે તન ધર્યું છે એટલે બૈરા છોકરા હોય બધું હોય, એટલે આ લોકનું પણ આપણે કરવું પડે. પણ મન તો ભગવાનમાં લાગેલું હોય, એ દેહ કંઈ બધું કરી શકીએ પણ મન ભગવાનમાં લાગેલું હોય તો થોડુંક આગું પાછું થાય દેહ છે એટલે. પણ સતત દોર નિર્વાસનિક થઈને એક ભગવાનની ઈચ્છા રાખવી તો બીજું કાંઈ આપણે, એ જ મારા મુદ્દો જ આ છે, ભગવાનને પકડી રાખવા. બીજું બધું જતું કરવું પડે એ ભલે જાય પણ ભગવાનને, એટલે આ સત્સંગને ગુરુ ગુણાતીત ગુરુઓને પકડી રાખવા એમાં સાર છે. છૂટી ના જાય એ રીતે આપણે વર્તું. આપણે બધા એકમેક રહીએ અને ના તો છોડીએ નહીં, થળ કંઈ રાખીએ. એટલે એના માટે સંપથી આપણે બધા જોડાયેલા રહીએ, એક કોઈ આગા પાછા ના થાય. અને બધા આગા પાછા થવાનું મહારાજની આજ્ઞા લોપાય અથવા આપણે રુચિ જે હોય એ રુચિ અભિપ્રાય એમાંથી વિચલિત થઈએ તો આ સંપ તૂટે. અને મનમાં તો રાખો, કદાચ દેહે કરીને થોડો આગો પાછો થાય પણ મનમાં દ્રઢતા રાખે સંપ એ બધું આપણે રહીએ. અને એ રીતે રહીએ તો શ્રીજી મહારાજ અને બધા સંતો ગુણાતીત ગુરુ ખૂબ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજ. આ લોકનું હેત અને સત્પુરુષને જમીન આસમાનનો ફેર સમજાવ્યું નહીં. આ લોકનો હેત અને સત્પુરુષનો હેત, પ્રમુખ સાંઈ મહારાજનો હેત, યોગી આપણનો હેત, જમીન આસમાનનો ફેર છે. આ લોકનો હેત મરી ગયા પછી બીજે જન્મે કાંઈ નહીં. આ લોકનો હેત, આપણે મરી ગયા પછી બીજે જન્મે તો ક્યાંય તો જન્મ લે, પછી એ હેત ચાલુ રહેવાનું છે. બીજે જન્મે હેત ચાલુ રહેવાનું છે. સમજાત નથી. જો આપણે તમે આ આ આ જન્મમાં બધા ભેગા થયા છે, કાકા મામા ભોઈ બધું, બીજે જન્મ ભેગા થવાના છે, ના કે હા કે સત્પુરુષનો હેત જે શ્રીજી મહારાજ, ગુણાતન સાંઈ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, એ ચાલુ છે, એ હેત ચાલુ છે. એ આપણા આ લોકના હેત તો ક્યાંય, અને આ હેતમાં નિસ્વાર્થપણું છે. પ્રમુખ સાંઈ મહારાજને તો એ પછી કોઈ કાંઈ જોઈતું નથી. એમણે તમને રાજી કરવા માટે કે તમે રાજી થાઓ, એ જ આપણને લાગે કે આપણે રાજી કરીએ છીએ એમને. પણ એ ઓલા વાતમાં બોલ્યા ને સ્વામીની વાત, કે આપણે આપણે જાણીએ કે આપણે સત્પુરુષમાં ભગવાનમાં હેત છે, પણ ભગવાનને આનંદ ગણો હેત છે. એટલે એ તો કલ્પનામાં આવે એવું નથી. તો આપણી આ બુદ્ધિ માપમાં છે અને લૌકિક બુદ્ધિ છે, આમ દિવ્ય થવાની છે પણ લૌકિક બુદ્ધિ એટલે આમાં ગ્રીપમાં ના આવે. કોન્સેપ્ટ યુ કેનોટ કન્સીવ કે શું હેત છે. પણ અતિશય નિસ્વાર્થ, અને કોઈ તમારી પાસે તમને આપવું જ છે, લેવાનું નથી. જેને લેવાનું હોય ને એને પ્રશ્ન થાય, અને આપવાનું આપવું આપવું આપવું. અને તમે રાજી કરા તો મોક્ષ કરો એ કોઈ મોટી વાત, નાની વાત છે. મોક્ષ કરો એક મહારાજ સ્વામી સિવાય કોઈ મોક્ષ ના કરી શકે. અને આ બ્રહ્માંડની અંદર જે હેત છે, બ્રહ્માંડની અંદર જે હેત છે એ દૈહિક છે, એ દેહ પૂરતું. અને પ્રલય થાય એટલે બધું નાશ. બીજે જન્મ ફરી બીજા બ્રહ્માંડ બહુ મોટી હોય છે. એટલે ટૂંકમાં શ્રીજી મહારાજ, ગુણાતન સ્વામી અને આ સત્પુરુષ, એમનું જે હેત છે એ અનપેરેલલ, એને કોઈ ઉપમા ન દેવાય. કાંઈ આપણે મોટા ભાગ્ય આપણે એમને પહોંચી શકીએ એમ નથી, ક્યાં કીડી ને ક્યાં હતી. પણ એમને સામેથી આપણે ભગવાનના દર્શન થાય એમ જ નથી. આ શ્રીજી મહારાજ કોઈ રીતે અગોચર છે, એટલે આપણે નયન અગોચર. આપણે આ ચક્ષુથી આ ભગવાન દેખાય નહીં, આવે હોય તો દેખાય નહીં. પણ નરતન ધાર્યું, એની કૃપા અતિશય કરી, એટલે આપણે જોઈ શકીએ છીએ એમને. દેખાય જ નહીં, પાસે હોય ચારે બાજુ હોય તો દેખાય જ નહીં, અને જેમ ઇનવિઝિબલ હોય તો એ દેખાતું નથી. તો આ તો ઇનવિઝિબલનો બાપ છે, દાદો, એમાં દેખાય નહીં. એટલે મહારાજ મનુષ્ય દેહ ધારણ કર્યું અને આપણને દેખાય છે, એ મોટી કૃપા. એટલે એ હેતનું તો કંઈ માપ કરાય એમ નથી, અપાર ને અપાર છે. અને આપણે ફાઈ ગયા છે, આપણે સિલેક્ટેડ વન છે. દિવ્યા તો હજુ કોથા ખાય છે એટલી વાર છે, પણ આપણે સિલેક્ટેડ વન છે. એટલે એમનામાં હેત કરો, એ વડે ટોકે ગમે કરે એવું તો કરતા નથી. પણ એ હેત બહુ કામનું છે, અતિ મહત્વનું છે. અને બીજો હતો કચરો છે, બીજો હેત આ બ્રહ્માંડની અંદર બધો કચરો છે. એટલે મહારાજ સ્વામી સત્પુરુષ એની સાથે જોડાવો.
1: સ્વામી, અમે શું કરી શકીએ કે ભગવાન અને સત્પુરુષમાં હેત વધે?
0: એમનામાં જોડાવો એટલે આપણે બીજે બધે જોડાઈએ છીએ, લેવા દેવા વગર લાતો ખાઈએ છીએ, બીજે જોડાઈ લાતો ખાઈએ. એ તમને દેખાતું નથી પણ ખરેખરી લાત છે. આપણને ગમે છે લાતો, એટલે એટલે ભગવાનમાં જોડાવું. આપણે ગમે એક વિશ્વાસ રાખવા, એ સર બીજું કાંઈ આપણે સમજાયું નથી, પણ દ્રઢ વિશ્વાસ કે આ મહારાજ સ્વામી સત્પુરુષ આપણે અતિ ભલું કરવાના છે, કરી રહ્યા છે અને છોડશે. મહારાજ કે ભૂત છોડતું નથી તો અમે છોડશું, ભૂત વર્ગે તો છોડતું નથી, અમે છોડશું. એટલે એ તમે જે ઘોડો હોય ને, ઘોડો ગમે અમે કરીએ પણ એની આંખમાં આપણે આંકી નાખી બધું મૂકી દે. એટલે મહારાજ કે તમે પોતે છોડાવો પોતે, તો પછી વાત જુદી છે, પણ ભગવાન છોડવાનું નથી. અને એમનામાં હેત જે કરવું આપણે આજ્ઞા પાડીએ, બીજું કાંઈ અમને જોઈતું નથી. અને એ આજ્ઞામાં આપણું જ ભલું છે. દેખાય છે કે આપણે સ્વામી માટે આજ્ઞા પાડીએ છીએ, એમાં આજ્ઞા પાડીએ તો એમાં આપણું જ ભલું છે, આપણો જ લાભ થાય છે, મોક્ષને માર્ગે ઉપડીએ છીએ, જઈએ છીએ બધું. એટલે ભગવાન આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાની પાસે ખેંચે છે. આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાને પાસે ખેંચે છે, બીજી કોઈ રીતે આપણે ખેંચાઈ એ નથી, બીજા આડાવરી મારી. પણ આજ્ઞા પાડીએ ભગવાન તો એ પાસે ખેંચે છે. અને એ આપણે દ્રષ્ટાંતો આપ્યા છે, આજ્ઞાને પતંગરૂપી દોરી આપણે પતંગ ચડાવીએ ગમે એટલું દૂર જાય, પણ હાથમાં દોરી છે આમ કે ડગે. અને મોટો પતંગો ઓલો કાલે સોપારી હતી એટલો મોટો પતંગ હોય, પણ દોરી કટ ગમે એટલો કરો એક દોરો હાલે નહીં. તો જે આજ્ઞારૂપી દોરી છે એટલે આપણે આજ્ઞા પાડીએ, ભગવાનની આજ્ઞા પાડીએ. અને તમે પ્રીતિપૂર્વક પ્રેમથી પારો આજ્ઞા, સમજીને પારો કે એમાં માલ છે, બીજું કાંઈ ન સમજ પડે. આજ્ઞા પારો માલ છે એટલે ફિટ કરી લે. અને આજ્ઞાને નિશ્ચય આ જો હોય બસ ધામમાં જવા જતા સુધી કોઈ રોકે નહીં તમને.

0: આપણા બધા માટે છે. આવી રીતે રહેવાનું છે. અત્યારે હાઈ ફાઈ નહીં, આ સત્સંગની રીત છે. સત્સંગની રીત પણ બહાર પણ મળતું આવે. જે ખરેખર લગ્નમાં જોડાયા હોય એની વાત છે. મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની. મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની. ઇટ ઇઝ નોટ એ કોન્ટ્રાક્ટ બેસ્ડ ઓન બ્યુટી ઓર ક્વોલિટી. આમાં જ બધું ગુનો ચાવે. બહારથી રૂપ જુએ, ગુણ ના જુએ. પછી ગુણ ના જોઈએ તો એમાં બધી ઘણી તકલીફ થાય છે. ઇટ ઇઝ લાઈક એ સટલ થ્રેડ વિચ ઇઝ બોન્ડેડ ટુગેધર બાય લોયલ્ટી એન્ડ લવ. વફાદારી અને પ્રેમના નાજુક, વફાદારી અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. વફાદારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. એટલે અત્યારે જે રીતે ચાલે છે ને બધું, ધમાલમાં કાંઈ બરકત નહીં. એક એક દિવસ બહુ બહુ તો 3 મહિના ચાલે અને છૂટા. આપણે આ પ્રમુખ મંડપ અને બાજુમાં ઠાકોરજી છે અને એની સાક્ષી આપણે આ બધું આ કરીએ છીએ, એટલે છેડ સુધી છેલ્લા શ્વાસ સુધી રાખવું, તોડફોડ ના કરવું. તોડફોડ જોડ બધું સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા. સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, જીવનની દરેક ક્ષણે એકબીજાની સાથે ઊભા રહેવાની પ્રતિજ્ઞા એટલે લગ્નનું પવિત્ર બંધન. સુખ દુઃખ ત્યાં મન ઊંચું થઈ જાય અને છૂટાછેડા થાય. એટલે આપણે આ છે ને સત્સંગની રીત છે. સત્સંગ આત્માનું જોડાણ છે. એટલે એ બધું રૂપ ઉપ બધું કાંઈ જોવા નહીં. સ્વભાવ થોડા નડે, સ્વભાવ પણ દાબી દેવા. આપણે જે જોડાયા છે એની રીતે એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. લગ્ન એ એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. એકબીજા કહે છે ને, તમને શું શોધીએ છે? પુરુષ હોય એ બેસ્ટ વાઇફ શોધે છે અને સ્ત્રી હોય એ બેસ્ટ હસબન્ડ શોધે. પણ એવું ના જોઈએ. આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને આઈ વિલ બી બેસ્ટ વાઇફ. એ રીતે તો અખંડ સામે ઈચ્છા રાખે. પણ તમે કેવા છો એ ગણતા નહીં. તમારે સારે આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને સામે આઈ વિલ બી બેસ્ટ વાઇફ. એ રીતે નભે, ઠેઠ સુધી નભે. લગ્ન એક બીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. વફાદારી એટલે જીવનની દરેકે દરેક વસ્તુ અને દરેકે દરેક ક્ષણ પ્રેમથી એકબીજા સાથે વહેંચવી. તે પતિ પત્નીએ જીવનની આનંદ અને દુઃખની પ્રત્યેક ક્ષણને એકસાથે ઊભા રહીને વફાદારી જોઈએ. એ જ એમની ફરજ છે અને એ જ એમનો અધિકાર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? એ આત્મા અને પરમાત્મા એ બે જ છે. આપણું તત્વજ્ઞાન 5 તત્વ છે, એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિના છે અને વિશિષ્ટ છે, અને બીજા તત્વ બધા એને લીધે છે. તો મહારાજે કહ્યું, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. ખરેખર ઉપર ઉપરનું આપણને જેમ છે એમ નહીં, ખરેખર સત્સંગ થાય એને દુઃખ રહે જ નહીં. સત્સંગથી એવી સમજણ આવે છે કે જે બધી દુઃખ સુખ આપણામાં રહ્યા છે બેલેન્સ કરી આપે. તે એટલે સત્સંગ ખરેખરો થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. આ બે તત્વને આધારે બીજા બધા તત્વ રહે છે. અનાદિના તત્વ છે બ્રહ્મ અને પરબ્રહ્મ, એને લીધે જ બધા બીજા તત્વો ટકી રહ્યા છે અથવા તો અસ્તિત્વ ધરાવે છે. પણ આ બે ના હોય તો કંઈ રહે જ નહીં. આત્મા પરમાત્મા ના હોય કાંઈ રહે જ નહીં, બધું શૂન્ય થઈ જાય. પણ આ બે તત્વની લીધે બધું અનાદિના છે, એને માયા કોઈ દિવસ અડી જ નથી. નિર્લેપ છે, સદાય નિર્લેપ છે. તે એને લીધે આ બધું સત્સંગ ચાલે છે. સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, નિરંતર મારા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે. મારા સારી વાત છે, નિષેધ નથી, પણ એના કરતાં સમજણ અને સ્વામીની વાતોમાં બધું ઘણે ઠેકાણે સમજણ જ આપી છે. સમજણથી એવું ડેવલપમેન્ટ થાય આપણા અંતરમાં કે બધું બેલેન્સ થાય, સુખ દુઃખ જે આવે એને બેલેન્સ કરી આપે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કઈ છે? ભગવાનની મૂર્તિને ચિંતામણી કઈ છે તેમ સમજાવવું છે કે નથી? હવે ખરેખર ભગવાનની મૂર્તિ ચિંતામણી છે એવું સમજાવવું કે નથી એ પ્રશ્ન છે. અને સમજાવવું હોય તો ભગવાનની મૂર્તિને ચિંતામણી કઈ છે તેમ સમજાવવું છે કે નથી એ પ્રશ્ન ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી, પણ બાળકના હાથમાં છે, આટલું જ છે. ચિંતામણી ખરી, બાળક એની કિંમત શું કરે, અને જે ઝવેરી હોય એની કિંમત શું કરે. બેના હાથમાં ચિંતામણી, બેના હાથમાં, પણ સમજણમાં કેટલો ફેર હોય છે. એટલે તો આપણે ચિંતામણી ખરી, પણ બાળકના હાથમાં છે, એટલે આપણે કાંઈ સમજતા જ નથી એ વાત થાય. ચિંતામણી તો ખરેખરી છે. ભગવાન ચિંતામણી કઈ છે એટલે જે ધારે તે થઈ શકે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, સ્વરૂપનિષ્ઠા છે અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો બીજાને ઠેકાણે છે, જાનને ઠેકાણે છે. ને વળી સમજણ છે એ તો સર્વે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક એક બારવટીયાને ઠેકાણે છે. સ્વામીએ કેટલી સરળ વાતો છે, ગાઢ તત્વજ્ઞાન બધું, પણ આપણને સમજાય, બધાને સમજાય, બાળકને સમજાય એ રીતે સ્વામીએ વાત કરી છે. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા છે એ તો વર્ણને ઠેકાણે છે. સ્વરૂપ નિષ્ઠા ને મહિમા એ બે વર્ણને ઠેકાણે છે, એટલે એમાં બધું આવી ગયું. એટલે વર રાજા ભલે એક જ દિવસનો રાજા હોય, પણ બધી કમાન્ડ અને બધા માણસો એની પાછળ રહે. ને બીજા સાધન છે તે જાનને ઠેકાણે છે. જાન અહીંયા તો કેટલા બધા હોય, એક બે ના હોય તો ચાલે, અને પાંચ છ ભરી ગયા તો એ ચાલે. એટલે પણ વર રાજા હોય એ તો એને લીધે બધી શોભા છે, બધા માણસ એને લીધે ટકે છે, આવે છે. એટલે સ્વામી બધી કેટલું સ્પષ્ટ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી જે સત્પુરુષને સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે, સત્પુરુષ મળે એટલે ધામધાઈ મુક્ત એકાંતિક ભક્તો હોય એને મળે તારે મારે સત્પુરુષ સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે. તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. કેટલી બધી અનંત જન્મથી ભટકીએ છીએ, અનંત પાર આવે એમ નથી, અને આ જન્મ જો પ્રગટ ન મળ્યા તો આવી રીતે આપણે જન્મ ખોવાત. તે પ્રગટના સંબંધે એક જન્મે કે બે એક જન્મે પણ ભગવાનના ધામ પર કેટલું બધું આટલા અનંત જન્મથી એક બે કે બે જન્મ કરી નાખ્યું, કેટલું બધું મહિમા, કેટલો બધો પ્રતાપ સ્વામી મહારાજના છે. તો એમને એટલે આપણે મનમાં ધારું, આ સહેજે ઉદાસીનતા ફરવું નહીં, અને મને કાંઈ મળ્યું નહીં, આને એ બધા રોદળા વેળા મૂકી દઈને પ્રગટનો સંબંધ આનંદ જન્મને પંજામાં લઈને એક બે જન્મમાં મૂકી દીધા. એક બે જન્મમાં તો પાર પડશે, કેવી રીતે પાર પડશે? મોક્ષ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, સર્વકર્તા છે, એના સંબંધને એના ચરણે બેસાડી દેશે, નહીં તો આપણે તો આ ચાલુ જ રત. તેની વિકતિ છે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, ને મારી સાધુ બહુ સારા છે એમ બોલે. જો યોગી બાબા ઘણી વાર વાત કરતા, આ સંત તો બહુ સારા રહે, ખરા કલ્યાણ ન કરનારા, એટલો જ ગુણ લેશે તે બ્રહ્મોલે વાસ પર છે. એટલે આપણે બળમાં રહેવું, ઉદાસતા સેવીની, અને આ મળ્યું ના મળ્યું આ બધા દેહના બધા લફરા એ મૂકી દેવા, અને આ પ્રાપ્તિનો વિચાર કરે કરે એ કઈ મોટી પ્રાપ્તિ થઈ છે. એમાં બધું પ્રાપ્તિના વિચારમાંથી જ બધું જ થશે. તેની વિકતિ જે એનું દર્શન થાય, એનું ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, મારી સાધુ બહુ સારા છે એમ બોલે, ને એને અનજળ આપે ઇત્યાદિ સંબંધ થાય. એમને તો કાંઈ જોઈતું જ નથી, જે અનંત બ્રહ્માંડ ચલાવે છે એને શું. પણ આપણે અહીં આવીને મનુષ્ય દેહ ધરીને બધું માગે, બધું એ ગ્રહણ કરે છે, માગતા નથી, પણ આપણને દેખાય કે માગે છે, આ ધર્માદો કરે છે ઇત્યાદિ અનંત પ્રકારે જીવને સંબંધ થાય, તો તે સર્વે ભગવાનના ધામના પામે. કેટલી ક્યાં આપે એક દહીં જમાડે ફળ ફૂલ ગ્રહણ કરે, એમાં ધામને અનંત અબજોનું મૂલ્યાંકન કરીએ તો ધામ અક્ષરધામ તો અનંત અબ અપાર ડોલર અને રૂપિયા ગણતીમાં. અને તો એક ફળ જમે અને એની સામે કેટલું મોટું ફળ આપે છે. એટલે ટૂંકમાં આપણે સંબંધનો આપણે સંબંધ થયો છે તે બળમાં રહેવું. એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ તો એ છે જે ખાવા મળે, દેહ સાજો રહે ને લોકમાં અમૃત ધર્મ રહે, એ પરોક્ષના આશ્રયનું ફળ છે. એટલે કે આ તો સામાન્ય જે કર્મ કરે એવું ફળ મળે, એટલે જીવા કર્મ હોય એટલે પણ બધું નાશન છે, તુચ્છ, એ ફળનું કોઈ કિંમત નહીં. પણ જો ભગવાનનો સંબંધ પામે તો કેટલું મોટું. ક્યાંથી ક્યાં એક વીરો ભગત હતા તો મહારાજના સંબંધ પામે એટલી બધી ભક્તિ, એટલું બધું. મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ આ વીરો ભગત કોણ છે? તમે એને પૂછીને કોઈને ધામમાં લઈ જાઓ અથવા રાખો, એને પૂછીને વીરો ભગતને પૂછીને ધામમાં લઈ જાય કે ના લે એને, તો આ વીરો ભગત કોણ છે? તો મહારાજ કે હું જતો તો તે ઘાસનું થુમડું એ ઉખડી ગયું, આ વીરો ભગત. કેટલું બધું શબ્દ, કેટલી યોની કપાઈ નાખી. અને ક્યાંથી જો તો ભગવાનનો સંબંધ એવો છે, એટલે એ આપણને ભગવાન મળ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વિષયમાં તો વૈરાગ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે. બધા દેહના ભાવ, દેહના ભાવ એટલે માયાથી પર ના થયો કહેવાય. એટલે આ વિષયમાં બધે પદવી મોટી છે પણ આ ગોથા ખાય છે, વિષયમાં ગોથા ખાય. વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે પણ અક્ષરધામમાં વિષય નથી. સ્વામી અક્ષરધામ વિષય નથી, ધામ ધામ મુક્ત. અને એક એક મુક્ત કેટલા સમર છે, અનંત અનંત બ્રહ્માંડોને ચલાવે એવા છે. પણ એટલે એ અક્ષરધામમાં વિષય નથી, એટલે બધું કટ કરીને સીધું ત્યાં. તો સંબંધમાં જો ગુદાને યોની નથી અને તો એ માટે તો બધું કરે છે, બધા ગોથા ખાય છે. પણ એ બે વસ્તુ નથી તો કોઈ કાંઈ વિષય નથી, એટલે કાંઈ નથી બધું. એટલે મારા સ્વામીની વાતમાં આવે છે, એટલે આપણે મુક્ત છે, ધામધામ મુક્ત છે. મુક્તની પંક્તિ આપણે ભરવું છે અને દળ રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ.

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय। रोजनी जेम आपणे सौ સ્વામી શ્રીની સ્મૃતિ સાથે હાથ જોડીને શ્લોક ગાનનો કરશું।

परम पूज्य स्वामी श्री जेटला जगत थी उदासी छे एटला ज पोते भक्तो साथे उल्लासी पण छे। स्वामी श्री आपड़ा सखा छे ए प्रकरण में आपणे जोई रह्या छे कि स्वामी श्री केवी हळवाश थी हरिभक्तो साथे संतो साथे वर्ती शके छे। સ્વામીશ્રીએ આધ્યાત્મના શિખરે બિરાજમાન છે, છતાં પણ એ આધ્યાત્મિકતા એ સ્વામીશ્રીને ક્યારેય દબાવી શકતી નથી। સ્વામીશ્રી આધ્યાત્મને ક્યારેય બોજારૂપ સમજતા નથી। આવા ગહન આધ્યાત્મના યાત્રી જ્ઞાની અનુભવી હોવા છતાં પણ પોતે એકદમ હળવાશમાં પોતે રહી શકે છે। શ્રીજી મહારાજે પણ મધ્યના તેરના વચનમાં વાત કરી કે મારા વિશે જ્ઞાન છે છતાં પણ એનો મને ભાર નથી। મહારાજ કહે કે મારા વિશે ત્યાગ છે, વૈરાગ્ય છે, મને બ્રહ્મપણાનો અનુભવ પણ છે, સ્થિતિ છે, છતાં પણ મને એનો ભાર નથી। જ્યારે માણસે સાચી આ બ્રહ્મજ્ઞાનની વાત પકડાય ત્યારે પોતે ગંભીર કે એકદમ આમ સ્તબ્ધ નથી થઈ જતો, એ પોતે સામે એનાથી વધારે પ્રસન્ન થઈ શકે છે। બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, ગીતામાં કીધું કે જે બ્રહ્મભૂત થાય છે, બ્રહ્મરૂપ થાય છે, એ પોતે પ્રસન્ન રહી શકે છે, પ્રસન્ન ચેતા। એટલા માટે જે સાચા અર્થમાં આધ્યાત્મિકને પામી શક્યો છે એના જીવન પોતે હળવાશ અનુભવાય છે, એના સંગમાં બીજાને પણ હળવાશ મળી શકે છે। સાચો જ્ઞાની ખુલ્લા દિલે હસી પણ શકે છે, હસાવી પણ શકે છે। એ સ્વામીશ્રીના જીવનમાં આપણે જ્ઞાનના નાના મોટા પ્રસંગો દ્વારા આપણે જોયું સ્વામીશ્રીની આ જે હળવાશ છે એ આપણે ક્યારે એને બાલિશતામાં આપણે ના ખપાવી દઈએ। ગઈકાલે આપણે કેટલા પ્રસંગો જોયા, સ્વામીશ્રી આવી સ્નાન લીલા કરી, સ્વામીશ્રી ક્યારેક જોક્સ પણ કહે છે, સ્વામીશ્રીને હાજરીમાં પણ જોક્સ કહી શકાય છે। આવા તો ઘણા બધા પ્રસંગ આપણે જોયા, ક્યારેક કોઈક અજાણ્યું હોય સ્વામીશ્રીના જીવનમાં કદાચ પરિચિત ન હોય અને આવા પ્રસંગો સાંભળે તેવું લાગે કે આવા ગુરુ એમની હાજરીમાં આવું બધું થાય છે, બાલિશ તે માં ખપાવી દે। પણ બાળ સહજ નિર્દોષતા, બાળ સહજ નિખાલસતા અને બાલિશ તેમાં બહુ મોટો ફેર છે। સ્વામીશ્રી પોતે બાલ સહજ છે, એમનામાં બાલ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે, એની કસોટી કોણ કરી શકે? બાળકો, બાળકો સાથે બાળકોને એક પળ માત્ર માટે પણ કૃત્રિમતા આવો દંભ એ લોકો પાલવી શકતા નથી, પસંદ નથી। સ્વામીશ્રી બાળકો સાથે પણ એટલી જ હળવાશથી અને ખુલ્લા હૃદયથી રમી શકે છે, રહી શકે છે, બાળકો બાપાને સ્વીકારી શકે છે, આનાથી મોટો અને સબળ પુરાવો કયો કે સ્વામીમાં પણ આવી બાળ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે। સ્વામીશ્રીમાં વિવેક પણ છે, ક્યારે કોની સાથે કેટલા પ્રમાણમાં કેવી રીતે કેટલી હદે આવી ગમ્મત કરવી, કેટલી હદે ક્યારે એ ગમ્મત મસ્તીમાં પણ જોડાઈ જવું, ભળી જવું, ક્યારેક એવો પ્રસંગ હોય કંઈક બહારના માણસો આવ્યા હોય, કદાચ કોઈને અવળું પડવાનું હોય, સ્વામીશ્રી તરત ગંભીર પણ થઈ શકે છે। સ્વામીશ્રીના વાત વાતમાં આત્મા પરમાત્માની વાત સહેજે સહેજ આવી જાય છે, એટલે પોતે ગંભીર નથી થઈ શકતા એવું પણ નથી, પણ એ ગંભીરતામાં એ આધ્યાત્મિકતામાં એ પોતે સ્તબ્ધ નથી થતા, પોતે હળવાશથી બીજાને પણ હળવાશમાં લાવી શકે છે, આપણને એક બહુ મોટી કરામત છે। ગહન વાતને પણ તમે હળવાશની રીતે મૂકી શકો, આપી શકો, પીરસી શકો, જેથી આવા નાના નાના બાળકો યુવાનો પણ એના માટે પણ સહજ રીતે ગ્રાહ્ય બને। 2001ની સાલમાં જ્યારે સ્વામીશ્રી પાસે રઘુરાય આવેલા, એની વાત આપણે રવિશ્રીમાં કરેલી, કેટલા મોટા પોતે ફોટોગ્રાફર છે, મેગ્નમ ગ્રુપના પોતે સભ્ય છે, ઇન્ટરનેશનલ પોતે લેવલના આવા છબીકાર છે, જ્યારે 2001ની સાલમાં બાપાના કેટલાક ફોટોગ્રાફ લેવા માટે આવેલા, એક ફ્રેન્ચ મેગેઝિન જીઓ એમના દ્વારા પોતે અહીંયા ભારત આવવાનું થયું હતું, એમને ભારતની ભૂકંપ પછી જે પરિસ્થિતિ હતી અને ભારતનો લોકમાનસ
કેવો સુદૃઢ છે, આવા ગમે તેવા ભૂકંપમાં પણ પોતે સ્થિર રહી શકે છે, એવા પ્રકારનો એક ફોટો આલ્બમ એમને તૈયાર કરવાનો હતો. એના માટે એમણે થયું કે આપણે બાપાને મળવા માટે આવ્યા. સારંગપુર આવ્યા, લગભગ 1.5 દિવસ સ્વામી બાપા સાથે રહ્યા. એમાં એક દિવસમાં પોતે 38 રોલ પાડીને ગયા એક જ દિવસમાં, એટલા બધા આમ ગાંડાની જેમ ફોટા પાડે. એક દિવસ સવારે બાપા સાથે એમને એવું ઈચ્છા હતી કે આખો દિવસ બાપા સાથે આપણે ગાડીયા, અને સવારથી આમ બાપા નીકળ્યા વોકિંગમાંથી, અને પછી પૂજા પહેલાં જ્યારે ઠાકોરજીને દર્શન કરવા માટે જાય છે, ઉપર બાપાનો ક્રમ કેવો છે સારંગપુરમાં, આમ એક પણ વચ્ચે સ્ટેશન એવું ના આવે કે જે બાપાને કંઈક રમૂજ કરવાનું મન ના થાય, કંઈક ઉપદેશ આપવાનું મન ના થાય. બાપાની હળવાશમાં પણ ગમતમાં પણ સહેજે સહેજ બાપા પોતે આધ્યાત્મિકના રહસ્ય પીસી દેતા હોય છે. ત્યાં બાપાને આમ શાસ્ત્રીમાની રૂમમાં આવે, યોગીજમાની રૂમમાં આવે, સિંહ સભા મંડપમાં આવે, છત્રી આગળ આવે, ઉપર ઠાકોરજી પાસે આવે, રૂપચોકીમાં આવે પાછળ, ત્યાં રઘુ ભરવાનો પેલો પ્રસિદ્ધ ખૂણો છે ત્યાં પણ કંઈક વાત આવે, નીચે ઉતરે ત્યાં સુરેશ બદલીવાળો છે ત્યાં પણ કંઈક રમૂજ કરે, સ્મૃતિ મંદિરે જાય. હવે એક એક આમ હજી તો અડધો કલાક નથી થયો બાપાનો, બાપા બહાર આવે છે જાહેરમાં, એ અડધો કલાકમાં બાપા કેટલી બધી સ્મૃતિ આપતા જાય છે, કેટલું બધા આનંદનું મોજું ફરી જાય. આ અડધા કલાકમાં જ રઘુરાય લગભગ 7-8 ફોટા પાડી દીધા, એક તેટલી બધી ઘીડી, અને આમ ઊંધા માથે હાથ રાખી પેલો કેમેરા આમ જોઈ પણ નહીં ક્યાં ફોટો પાડે છે, કે બસ ગમે તે કે મારે ફોટો પાડવા છે. અને એ જે આમ બાપા જ્યાં જ્યાં જાય રઘુ બાવડા સાથે ત્યાં રમૂજ થાય, નીચે પેલો સુરેશ પટલીવાળા બાપાને કંઈક સ્મૃતિ આપે, હરિભક્તો સંતો સાથે પણ કંઈક નાની મોટી વાત થાય, હર્ષદય રાના હોય, આમ એટલા બધા આમ હસવાના બધા પ્રસંગો બની ગયા. રઘુરાય નીચે ઉતરે છે અને એક જ આમ એના મોઢામાં નીકળી કે બાપા જ્યાં જ્યાં જાય છે ને હાસ્ય વેરાય છે, લાફ્ટર સ્પિલ્સ ઓવર. પછી બહુ મુદ્દાની વાત કરી કે હી મેક્સ સ્પિરિચ્યુઆલિટી સો લાઇટ, આધ્યાત્મિકતાને કેટલી આમ સહજતાથી સરળતાથી એકદમ હળવાશમાં મૂકી શકે છે. પછી પોતે કહે છે કે પરહેપ્સ દેટ્સ વાય હી અટ્રેક્ટ સો મેની યંગ પીપલ. સ્વામીશ્રી આ યુવાનોને પણ પોતે આકર્ષી શકે છે કારણ કે આધ્યાત્મિકતાને પોતે હળવાશમાં ઢાળી શકે છે. આ સ્વામી બાપાની બહુ જ એક મોટી કરામત છે. આ સ્વામી બાપાની જે હળવાશ છે, જે નિખાલસતા છે, એ જ સખાભાવનું એક આદર્શ સ્વરૂપ છે. સખાભાવનું પણ આ એક પ્રથમ અને એક અગત્યનું લક્ષણ છે. સ્વામી બાપાના પણ કેટલાક પ્રસંગો અહીંયા આપણે કહી શકતા નથી સમયના અભાવે, પણ સ્વામી બાપા પોતે કેવી રીતે રમતમાં ભળી ગયા હોય, સામેથી કેટલાક જોક્સ કીધા હોય પોતાની વાણી દ્વારા પણ, સ્વામી બહુ જ શાર્પ છે. બાપાનું જે વાણી દ્વારા જે એમનું જે શ્લેષ હોય, વ્યંગ હોય, કોઈને કટાક્ષમાં નહીં, કોઈને દુઃખ થયું નહીં, પણ આમ સહેજે સહેજે બોલી જાય, કોઈને ના સૂજે બાપાને સૂજે. અને અમુક બહુ જ ગંભીર વાતાવરણ થઈ ગયું પણ એ પણ એકદમ હળવાશમાં પલટાવી શકે, એ બાપાને એક સહજ સૂજ છે. આ હળવાશ એ મિત્રતાનો એક સખાભાવનું એક પ્રથમ લક્ષણ છે. પણ મિત્રનું એક બહુ જ મોટું અને આગવું લક્ષણ એ છે ટ્રસ્ટ, વિશ્વાસ. મિત્ર સાથે જે વિશ્વસનીયતા જે બંધાય છે એ બહુ જુદી પ્રકારની વિશ્વસનીયતા હોય છે, ટ્રસ્ટ વર્ધીનેસ. જે વાત કદાચ આપણે કદાચ આપણા માતા પિતાને અથવા તો કોઈ બીજા આપણા સગાવાલાને, કદાચ પતિ પણ પોતાની પત્નીને વાત ના કરે, પત્ની પોતાના પતિને વાત ના કરે, એ પોતાના ભાઈબંધને પોતાની બહેનપણીને વાત કરી શકે છે. આપણે જે ડીપેસ્ટ સિક્રેટ્સ, સૌથી આમ ખાનગીમાં ખાનગી વાત, આપણી સૌ એકદમ ગુહ્યતમાં વાત, આપણી જે સફળતા છે, અમુક જે નિષ્ફળતા હોય છે, આપણી ચિંતાઓ હોય છે, આપણા જે અંતરમાં જે ભય હોય છે, આ બધી વાત આમ એકદમ ખુલ્લા દિલ આપણે કોને કરી શકીએ છીએ? આપણા મિત્રને. એમ આજે લાખો હરિભક્તો સ્વામીશ્રી આગળ હૃદય ખુલીને બેસે છે, નિષ્કપટ થાય છે, પોતાના જીવનની જે સૌથી કદાચ ઊંડા મૂળની જે સમસ્યાઓ છે, વિકટ જે પરિસ્થિતિઓ છે, પોતાના અંતરના જે વિચારો જે બહાર કોઈ નથી કહી શકતા, પોતાની સ્વભાવની વાત, દોષની વાત, વાસનાની વાત, વિચારોની વાત, વિકારની વાત, સ્વપ્નની વાત, પાપોની વાત, આ બધી વાત સ્વામીશ્રી આગળ પોતે રજૂ કરી શકે છે. નિષ્કપટ થાવ ને, બહુ મોટી વાત છે. આધ્યાત્મ સાધનામાં આ બહુ એનું બહુ મહત્વ બતાવે છે સ્વામી ગુણાતીયાન સ્વામી, કે નિષ્કપટ થયા વગર ભ્રમૃત થવાશે નહીં, અંતરાય તમે ટાળવો પડે. સખા સખા વચ્ચે ક્યારે કોઈ અંતરાય નથી હોતો, કોઈ ડિસ્ટન્સ નથી હોતું, સખા વચ્ચે એકદમ ક્લોઝનેસ હોય છે. એટલા માટે આપણે સહજ રીતે એને આપણે અંતરની વાત કરી શકીએ છીએ,
સ્વામીશ્રી આગળ આજે લાખો હરિભક્તો હૃદય ખોલીને બેસી શકે છે, આમ જીવન ખોલી મૂકી દે છે. આ કેટલી મોટી વાત છે. ગુનાતીત સત્પુરુષ વગર આના માટે કોઈ આમ શક્ય જ નથી. સામેવાળાની પણ પાત્રતા હોવી જોઈએ. સામેવાળામાં કેટલો વિશ્વાસ હશે કે મારી આ જીવનની વાત હું બાપા આગળ રજૂ કરું. અને સ્વામી બાપા પણ સામે એવા સમર્થ છે, બાકી કોઈની તાકાત છે આ ઝીલી શકે? આપણે કોઈક સામાન્ય વાત આમ ખાલી આમ અછડતી વાત આપણે ખબર પડે તો પણ આપણે ડિપ્રેસ થઈ જાય, આપણે આમ મૂંઝાઈ જાય કે આવું બન્યું છે સત્સંગમાં, આવું થાય છે લે. પણ સ્વામી આગળ રોજ બરોજ કેટલી મોટી સંખ્યામાં હરિભક્તો સામેથી આવીને બાપા આગળ નિષ્કપટ થાય છે, જે વાત કોઈને ના કહેવાય એ બાપા આગળ વાત કરે, કેટલો વિશ્વાસ હશે. એક તો વિશ્વાસ છે કે સ્વામી બાપા બીજા કોઈને નહીં કહે, આપણે બધાનું સ્વામી બાપા બધાનું જાણે છે. સ્થૂળ રીતે આપણે સામેથી કહેવા આવે છે, આમ તો આપણે વાત કરી હતી પહેલાં કે બાપા પોતે અંતર્યામી છે, આપણે અંતરાત્મા છે, એટલે આપણું જીવનું જાણે છે, ત્રણેય અવસ્થાનું જાણે છે, જે કદાચ આપણે પણ નહીં જાણતા હોય સુષુપ્ત અવસ્થામાં, એ પણ પોતે જાણે છે, પોતે કર્મ ફળપ્રદાતા છે ભગવાનના સંબંધે, એટલે આપણા બધા જ વિકારો વિકારો બધું જ જાણે છે, પૂર્વજનોનું જાણે છે. હવે આની આગળ આપણે જ્યારે આવીને ઉભા રહે છે ત્યારે આપણે વિશ્વાસ છે કે સ્વામી બાપા ક્યારે આપણી વાત લીક નહીં કરે, અથવા આપની વાત કદાચ આપણી સામે જ બ્લેકમેલ કરીને આપણે આપણે નહીં કરે, આપણે બ્લેકમેલ નહીં કરે. આપણે વિશ્વાસ છે એ આપણું હિત કરશે. આપણે નિષ્કપટ કેમ શા માટે થઈએ છે? જે વાત આગળ આપણે નિષ્કપટ થઈએ, જે આપણે વિશ્વાસ હોય કે નિષ્કપટ થયા પછી પણ મારું એમાં હિત સમાયેલું છે, કદાચ આપણી પાસે પણ આપણી પાસે કોઈ આવે જ નહીં આપણી અંતરની વાત, એની અંતરની વાત કરે, કદાચ કોઈક આવે તો પણ સામેવાળાને પછી સંતોષ થાય, એને હળવાશનો અનુભવ થાય. આજે સ્વામી બાપા પાસે કોઈક પણ આવે અને પોતાની જે વાત રજૂ કરે એ જ્યારે જાય છે ને મોઢું જોવા જેવું હોય છે. મુલાકાતમાં જ્યારે માણસ આવે મુલાકાત કક્ષમાં, જ્યારે પ્રસાદ લે અને પેલો કદાચ ઠાકોરજીનું જળ હોય તો કે પુષ્પ લઈને જ્યારે બહાર જાય એને મોઢું જોવા જેવું હોય, એના અંતરમાં જે હળવાશ, સ્વામી બાપા ક્યારેક એને ટોકે પણ ખરા, પ્રાયશ્ચિત પણ આપે, સાથે સાથે પ્રેરણા આપે, પ્રોત્સાહિત પણ કરે, વાંધો નહીં ભૂલ થઈ ઊભો થાવે આટલું પ્રાયશ્ચિત કરી લેજે, ફરી વાર ભૂલ ના કરતો, ચાલો મહારાજ સામે યાદ કરજે, બાબા ભેગા છે બળ આપશે. અને એ આધ્યાત્મિક સાધનાના આમ ઉત્તમ માર્ગદર્શન એની પદે બહાર જાય છે. આવા પુરુષ જ્યારે મળે ત્યારે આપણે કેટલી આમ રાહત થઈ જાય, આમ મનમાં જેમ રાહત દિવસ જેમ ગઢમાં થયા કરે, મૂંઝવણ થયા કરે, બાપા રજૂ કરે કે ના હું કરી શકીશ, હું ખરાબ નથી, હું પણ જીવનમાં ભૂલ કરી બેઠા, વાંધો નહીં ઊભા થઈ શકે, નાઈન ધોઈને પાછા આપણે આમ ચાલવા માંડીએ, બાપા આપણા સાથે છે, હાથ પકડીને ચાલશે સાથે. આવી જે રાહત છે એ બહુ જ મોટી વાત છે. એ સાંઈ બાપા એ રાહત આપણે પૂરી પાડી શકે છે. આપણે વ્યક્તિગત મળવા જઈએ ત્યારે તો આપણે અનુભવ થાય જ છે, પણ પત્રો દ્વારા પણ આ હળવાશનો આપણે અનુભવ થાય છે. પત્રની આપણે ઘણી બધી વાત પૂર્વે કરી ગયા છે, પણ પત્રો દ્વારા પણ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારીને, એ જે અઘરું છે, વાતમાં તો કદાચ લોકો ભૂલી જાય પણ રાઇટિંગ બ્લેક એન્ડ વ્હાઈટમાં આવી ગયું. આવી બધી વાતો સ્વામી આગળ પણ આવે છે. છોકરા છોકરી મોટા વડીલો મોટા મોટા માણસો રાજકારણીઓ પણ સ્વામી આગળ આવીને પત્રો દ્વારા પણ પોતે મળી શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિ, મોટી મોટી ભૂલો થઈ ગઈ હોય, મોટા મોટા રાજ, મોટા મોટા ધર્મગુરુઓ સ્વામી સાથે એકાંતમાં બેઠા છે, નામ દેવા એવા નથી, પણ મોટા મોટા સંપ્રદાયો ચલાવનારા ધર્મ ધુરંધરો આચાર્યો હોય આગળ 1008 લાગતું હોય, પણ એ લોકો સ્વામીશ્રી આગળ ખુલ્લા દિલે વાત કરી શકે છે. મોટા મોટા રાજકારણીઓ એકાંતે જસ્ટ 1-to-1 સ્વામી આપણ બીજા કોઈ નહીં, વ્યક્તિ સાગર સ્વામી પણ નહીં ક્યારેક તો, અને આ પત્રો દ્વારા રજૂ કરે, આ તો કેટલી મોટી વાત થઈ. છોકરા છોકરીઓની જ્યાં અમુક જે પ્રશ્નની વાત આવતી હોય કેટલો વિશ્વાસ હશે. જે વાત પોતાને પિતાને પણ ના કહી શકે, પિતાને વાત કરશો લેક્ચર ઠોકશે, માતા પિતાને વાત ના કરાય, એ વાત કદાચ પોતાના ખાસ બેસ્ટ ફ્રેન્ડ હોય એને પણ વાત ના કરે, એના કરતાં પણ વધારે બેસ્ટ ફ્રેન્ડ બાપાને જાણે છે કે બાપાને હું વાત કરું. અને પાછું છેલ્લે શું લખે કે આ પત્રનો તમે જવાબ છે ને મારા ઘરે ના મોકલતા, મારા ઓફિસે મોકલજો, અથવા મારા બીજા કોઈ બેનપણીના ઘરે ત્યાં મોકલજો, ઘરે આવશે તો પ્રશ્ન થશે કે બાપાને પત્ર લખ્યું શું લખ્યું, ઘરની વાત કહી દીધી. ઘર કરતાં પણ વધારે ક્લોઝ આવા છોકરા છોકરી મોટા વડીલો પણ સ્વામીશ્રીને પોતાને માને છે. આ એક નિખાલસતા, આ સ્વામી બાપાની એક સામર્થ્ય છે કે હરિભક્તો ખુલ્લા દિલે આવી વાત કરી શકે, લગ્નની વાત કરી શકે, ડિવોર્સની વાત કરી શકે, આડા કંઈ સંબંધની વાત કરી શકે, બીજા કંઈક ધંધામાં કંઈક પ્રશ્નની વાત કરી શકે, પોતે કંઈક પાપ થઈ ગયું એની પણ વાત કરી શકે, કદાચ પોતાના કંઈક અનિશ્ચયમાં પણ ઘાટ થતો હોય, મનુષ્યભાવની પણ વાત
સ્વામી આગળ જ પોતાના વિશે કદાચ મનુષ્ય ભાવતો હોય એની વાત પોતે ખુલ્લા દિલે કરી શકે, સ્વામી ઠપકો આપશે શું કરશે, સ્વામી બહુ પ્રેમથી પણ સમજાવી શકે. કદાચ છોકરા છોકરીને મન થાય કે ભાગી જાઓ લગ્ન કરી લો,

આવી લેતા હોય એવું પણ નથી કરતા. પોતે સામે ક્યારેક ટોકે પણ છે, પ્રાયશ્ચિત પણ આપે છે, એટલે આપણે એમ લાગે કે આપણી બધી ભૂલો બાપા આમ ચલાવી લે છે એવું પણ નથી હોતું. પણ સામે બળ આપે છે. અને એ રીતે પણ અમુક તો કેવો આમ જીવનમાં જે એકદમ કટોકટીના સંજોગો હોય, આપણે આમ કઈ દિશા પકડવી ખબર જ ના પડે, અને એક દિશા જો ખોટી આપણે પકડાઈ ગઈ તો આખી જિંદગી ભર પછી આપણે પસ્તાવાનો વાળો આવે એવું પણ કેટલાક નિર્ણયો હોય. જીવનમાં જ્યારે છોકરો પેલો હોય એમ એકદમ બરાબર જંકશન ઉપર આવી હોય, જીવન એવા એક જંકશન ઉપર આવી ગયું ખબર ના પડે મારે આ લાઈન લેવી કે આ લાઈન લેવી, મારે દેશમાં રહીને ભણવું કે પરદેશમાં જઈને સેટલ થવું, મારે કઈ યુનિવર્સિટીમાં જવું, મારે ઘર નજીક રહેવું કે પછી બહાર જવું, ડોમેટરીમાં રહેવું કે પછી ઘરમાં રહેવું, આ ધંધો કરો કે નોકરી કરવી, ધંધો એકલો કરો કે પાર્ટનરશીપમાં કરવી, નાની નાની વસ્તુઓ, ઘર નવું લો કે ભાડે લેવું, સ્કૂટર લો કે ગાડી લો, નવું લો કે સેકન્ડ હેન્ડ લો, ઓપરેશન કરું ના કરું, અત્યારે કરું પછી કરું, પ્રાઇવેટમાં કરો સિવિલમાં કરો, આવા તો કેટલાય પ્રશ્નો સ્વામીશ્રી આગળ રજૂ થતા હોય છે. નિર્ણાયક પળો, નિર્ણાયક પળમાં પણ સ્વામી આગળ આવી રીતે રજૂઆત થતી હોય છે. કેટલો ટ્રસ્ટ છે, વિશ્વાસ, એ સ્વામીશ્રીના પણ આવા કેટલાક પ્રસંગો દ્વારા આપણે જોવા મળે છે. સ્વામી બાપા તો આવા તો કેટલાય કેટલી છાયાની રીતે પણ આપણા સખા બન્યા છે. સાંઈ બાપાના તો આવા ઘણા બધા ઊંડા ઊંડા પ્રસંગો પણ છે. એક મહારાજની વ્યાખ્યા પ્રમાણે પણ મહારાજ બાપા પોતે સાચા સખા છે. બાપા મહારાજ બહુ જ એક ઊંડી વ્યાખ્યા કરી સખાની. એક પ્રસંગ દ્વારા મહારાજે વાત કરી, એકવાર આખો એક હરિભક્તોનો સંઘ વડતાલ જઈ રહ્યો હતો અને માર્ગ થોડોક લાંબો હતો એટલે બધા થોડોક થાક્યા, એટલે મહારાજે કીધું કે ચલો આપણે થોડોક વિસામો લઈએ, એટલે ઝાડ નીચે આમ થોડોક આરામ કરવા માટે ગયા. ત્યાં ગયા નજીક ને ઝાડને પેલો ગામડામાં તો પેલો ઓટો હોય ને, તો ત્યાં કોઈ કૂતરો પેલા આવી ગયો હશે ને બગાડી ગયો હશે, એટલે બધા છીછી કરીને કે અહીંયા તો નહીં બેસાય એમ કે બાજુના જ પેલા પછી કંઈક ઓટો હતો ત્યાં ગયા. મહારાજને સંતો ત્યાં બધા બેઠા, એ જ વખતે એક કૂતરો જે કદાચ કૂતરાએ બગાડ્યો હશે એ જ કૂતરો કદાચ હશે, એ જ કૂતરો એક સસલાની પાછળ પડ્યો હતો, એટલે પેલું સસલું ભાગતું ભાગતું એ સભામાં વચ્ચે આવીને બેસી ગયું કે કાંઈ આમ આમ માણસો છે પબ્લિક છે એટલે આપણે અહીં સલામત છે. કૂતરાએ જોયું કે સસલું તો આપણા હાથમાંથી ગયું, એટલે કૂતરો પછી આમ નિરાશ અને પાછો ભાગી ગયો. આ એક મુદ્દો લઈને મહારાજ પછી વાત કરે છે. મહારાજ સભાને સંબોધીને વાત કરે છે કે આ કૂતરું છે એ સસલાનો દુશ્મન કહેવાય કે મિત્ર કહેવાય? બધા સંતો કે મહારાજ દુશ્મન કહેવાય, પાછળ પડ્યું છે જીવ ખાવા માટે, દુશ્મન જ કહેવાય? પછી મહારાજ કે પેલું જે ઝાડ છે જ્યાં પેલું કૂતરું બગાડી ગયું છે એનું મિત્ર કહેવાય કે દુશ્મન કહેવાય? કૂતરાને તો ઝાડ સાથે મૈત્રી છે ને, તો રાજ જો તેને તરત ટાંગ ઊંચો કરે એને તો મૈત્રી જ છે એની સાથે. મહારાજ કે એવું નથી, તમે મિત્રની બરાબર વ્યાખ્યા સમજ્યા જ નથી. આ કૂતરું તો આપણે તો અહીંયા પેલા ઝાડ આગળ બેસવાના હતા, પણ કૂતરો આવીને ત્યાં બગાડી ગયું એટલે ઝાડને આપણો લાભ ના થયો, સંબંધ ના થયો, માટે કૂતરો એ આ ઝાડનો દુશ્મન કહેવાય. અને ઉપરથી આપણે એવું લાગે કે કૂતરો છે એ સસલાનો દુશ્મન છે, એની પાછળ પડ્યું છે, પણ પાછળ પડ્યું ને સસલું આપણી વચ્ચે આવીને બેસી ગયું ને, સંબંધ આપણો થઈ ગયો, મારે દુશ્મન નહીં પણ કૂતરો એ આ સસલાનો મિત્ર છે. જે ભગવાનનો સંબંધ કરી આપે એ મિત્ર, અને ભગવાનનો સંબંધ મિટાવે એ દુશ્મન. સ્વામીશ્રી પણ આપણા સાચે મિત્ર છે. આપણી સાથે આપણે ભગવાનનો યોગ કરી આપ્યો છે, ભગવાનનો ભેટો કરી આપ્યો છે. એ ખાલી નમૂનારૂપ એક પ્રસંગ આપણે જોઈ લે. સ્વામીશ્રી ગઢડા માતા માણુની સાલમાં એ વખતે બે સોની મહાજનના જે કુટુંબો એ સ્વામીશ્રી પાસે આવ્યા. એ લોકો નાડસપરસના દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીશ્રી પાસે પોતે તારીખ લેવા માટે આવ્યા કે આપ તારીખ આપો, મુહૂર્ત જોઈ આપો, તે પ્રમાણે આપણે તારીખ લઈએ. સ્વામીશ્રી તારીખ આપી અને પછી એ જ તારીખ એક સામાન્ય કંકુત્રીમાં લેખિત સ્વરૂપમાં મૂકી અને ત્યાં પછી ત્યાં એક વેવાય છે એટલે ઠાકુરજી આગળ ધરે છે અને ઠાકુરજી આગળ ધરી અને પછી સ્વામીને અર્પણ કરે કે સ્વામી અમારા વતી તમે આ કંકોત્રી સ્વીકારો, તમે અમારા આવી રીતે લગ્નમાં તમે હાજર થશો. પછી સ્વામી બાજુમાં વિરચંદ મોદી બેઠા હતા અને બાપા વિરચંદ મોદીને સંબોધીને શું કે આ પેલા ખરી ભક્તની વાત કરી કે આ બચુભાઈ છે તમારા ગોર કહેવાય, કેમ તમારા કુળના નાતીના આ ગોર કહેવાય? બચુભાઈ એકદમ આમ છોકલા પડે કે હાથ જોડી દે, મહારાજ સ્વામી કે તમે અમારા ગોર છો, અમે કોના ગોર બની શકીએ, તમે અમારા ગોર. સ્વામી કે હા એ વાત સાચી કે આ લોકનું ભેગું ગોર કરી આપે અને ભગવાન સાથેનું ભેગું અમે કરી આપે. સ્વામીશ્રી કહે છે કે ભગવાન સાથેનો જે સંબંધ હસ્તમેળાપ એ કોણ કરી આપે? સ્વામી બાકી તો આપણા હાથ તો આપણે બીજા ઘણા બધાને આપ્યા હોય,
પણ આપણો હાથ આપણો કાંડુ ઝાલી અને ભગવાનના ધામમાં પહોંચાડીને ભગવાનને સોંપે એવા

0: પુરુષ છે. સ્વામી બાપા આ રીતે પણ સાચા મિત્ર થયા છે. હવે તો ઘણા બધા સૂક્ષ્મ રીતે પણ આપણે સખાની આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ ટૂંકમાં આપણે એટલું જાણી શકીએ છીએ કે સ્વામી સાચા અર્થમાં આપણે બધાને સુહૃદ બન્યા છે. આપણે તો કદાચ કેટલાને મિત્ર બની શકીએ જીવનમાં, આમ જે બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, એમ જીગરજાન દોસ્ત, આપણે એમ લંગોટિયા હોય, એક થાળીમાં જમનારા હોય, એવા તો કેટલા આપણે મિત્ર હોય, એમ થોડા કે ટોળે ટોળા હોય, એક કે બે માન માન. પણ સ્વામી આપણા એવા સુહૃદ છે, એટલે માટે ગીતામાં કહેવાયું કે સુહૃદ સર્વભૂતાનામ. જે સાચાત્મા સુહૃદ હોય, સુહૃદ એટલે જેનું હૃદય સારું હોય, શુભ હૃદય હોય, પવિત્ર નિર્મલ અંતકરણ હોય, એ સાચાત્મા સુહૃદ બની શકે છે. અને એ જ સર્વભૂતાના દરેક જીવ પ્રાણી માત્રને પોતે સુહૃદ સખા બની શકે છે. વિશ્વમિત્ર આપણે બધા કદાચ એકબીજાના મિત્ર બની શકીએ, પણ વિશ્વમિત્ર જેના માટે આખી દુનિયા કહેશે કે અમારા મિત્ર છે, અને જે પોતે કહેશે કે આખી દુનિયા મારી મિત્ર મારા મિત્ર છે, એવા સાચા સુહૃદ સ્વામી બાપા છે. ક્યારેક ક્યારેક પોતે કહી પણ દે છે કે આઈ એમ યોર ફ્રેન્ડ. વિવેક જૈન સ્વામી સાથે પોતે ઘણી વાર 84માં જયારે પરદેશ યાત્રામાં ગયા, પાછા આવ્યા, વિવેક જૈન સ્વામીને ઘણી વાર પોતે કહેતા કે શું હલો ફ્રેન્ડ, એમ બાપા કહેતા. આપણા ત્યાગ સ્વરૂપ સ્વામી છે, એમને પુરાશ્રમના ભાઈ હરનીશ, બધા હરિ સંતો બધા એમને બાપા પણ ઋષિ કહે છે. સાઉથ આફ્રિકામાં છે બાપા, એને પણ એકવાર કીધું કે હાઉ આર યુ ફ્રેન્ડ, હલો આઈ એમ યોર ફ્રેન્ડ, એમ બાપા એને પણ વાત કરી હતી. એકવાર લંડનમાં હતા ત્યારે બે બાળકો બાપા પાસે આવ્યા, એક વિજય અને દેવેશ, બાપા સાથે ત્યાં રોજ સભામાં આવતા હતા. એકવાર એ લોકો પણ મૂળ સાઉથ આફ્રિકાના જ, ડર્બનના જ. એકવાર વિજય એકલો આવ્યો અને દેવેશ દેખાયો નહીં. એટલે સ્વામી બાપાએ સામેથી પૂછ્યું કે વિજયને કે દેવેશ ક્યાં ગયો, આજે દેખાયો નહીં. એટલે વિજય કહે છે કે, વિજય મોટો ભાઈ, એટલે વિજય કહે છે કે સ્વામી દેવેશ એના મિત્ર પાસે ગયો છે આજે. એટલે બાપા કહે કે એમ મિત્ર પાસે ગયો છે, તો એને કહેજે કે હું પણ મિત્ર છું તો મારી પાસે પણ આવે, મારે પણ એને મળવું છે. એ દેવેશ પણ બાપા સાથે એટલો મિત્ર બની ગયો કે ભાનુની સાલમાને દીક્ષા લીધી અને આજે અમેરિકામાં દેવવંદન સ્વામી તરીકે પોતે સેવા બજાવી રહ્યા છે શિકાગોમાં. આવા તો બાપા ક્યારેક પ્રસંગોપાત ઉલ્લેખ કરતા હોય છે કે હું તમારો મિત્ર છું. પણ દરેકે દરેકને આવો અનુભવ થતો હોય છે કે સ્વામી બાપા આપણા આવી રીતે બહુ જ નિકટના સંબંધ ધરાવે છે, આપણે એમની સાથે કોઈ અંતરાય નથી. આજે બધા કંઈ આપણે મિત્રતાની વાત કરી, આમ તો મિત્ર એવી વસ્તુ છે, બહુ અકળ છે, બહુ જ આમ તરત પામી શકાય એમ નથી. પણ સ્વામીના સંબંધને આપણે પામી શકીએ છીએ. સુરેશ દલાલે બહુ સુંદર એક કવિતા લખી છે કે તું મૈત્રી છે, એમાં મૈત્રીની કેટલીક વ્યાખ્યા લખીને છેલ્લે પછી પોતે કહે છે, પહેલાં પોતે એવું કહે છે કે તું થાક્યાનો વિસામો છે, રજડપાટનો આનંદ છે, તું પ્રવાસ છે, સવાસ છે, તું મૈત્રી છે. પછી કહે છે તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે, તું અહીં છે અને સર્વત્ર છે, તું મૈત્રી છે. પછી કહે છે છેલ્લે તું સ્થળમાં છે અને પળમાં છે, તું સકળમાં છે અને અકળ છે, તું મૈત્રી છે. મૈત્રી તો ખરા અર્થમાં તકલાદી મૈત્રી નહીં, મતલબી મૈત્રી નહીં, પણ રિયલ ફ્રેન્ડશીપ. એ સાચા અર્થમાં જો મૈત્રી પામી હોય તો ખરેખર અકળ છે. પણ સ્વામીશના દર્શન આપણે થયા છે એમના પ્રસંગ દ્વારા, આપણા માટે હવે મૈત્રી અકળ રહી નથી. સ્વામીશના જીવન દ્વારા આપણે મૈત્રીના સાચા દર્શન થાય છે. તો આવા સાચા જીવના મિત્રને પ્રમુખ સાહેબ મારા અમે વંદન કરીને આપણે અહીંયા તમેવ સખાને આપણે વિરામ આપીએ છીએ. હવે આપણે આગળ વધીએ. બીજું હવે જે પાત્ર આવે છે, બીજું જે પાસું આવે છે સ્વામીશ્રીનું, એ છે વિદ્યા. તમેવ વિદ્યા, વિદ્યાનો મહિમા તો લોકમાં બહુ છે. ભર્તુહરિએ નીતિશતકમાં એક વિદ્યાના મહિમાનો એક શ્લોક લખ્યો છે કે વિદ્યાથી કેટલું મોટું મોટું કામ થાય છે. પેલા પોતે કહે છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્નમ ગુપ્તમ ધનમ. વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસ પૂજ્યતે નહીં ધનમ વિદ્યા વિહીન પશુ. પોતે વિદ્યાના ઘણા બધા લક્ષણો બતાવે છે, પણ પોતે કહે છે કે વિદ્યા કેટલી મહાન વસ્તુ છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. માણસનું સાચું રૂપ, અધિક રૂપ શું છે? વિદ્યા છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, એનું જે ગુપ્ત ધન, એ પણ વિદ્યા છે. ભોગ કરી યશ સુખ કરી, આપણે યશ કરનારી, સુખ કરનારી, એ પોતે વિદ્યા છે. ગુરુનામ ગુરુ, આપણે ગુરુ થઈ શકે એમ છે. બંધજનો વિદેશ ગમને, જ્યારે વિદેશ કંઈક દેશમાં ગયા હોય, અજાણ્યો દેશ હોય, ત્યારે આપણો કંઈક સાચો સ્વજન બની શકે છે. પરમ દૈવતમ આપણ અંતરમાં જે દૈવત શક્તિનો સંચાર કરી શકે છે એ પણ વિદ્યા છે. અને રાજ્ય શું પૂજ્યતે, મોટા મોટા રાજ્યસભામાં પણ આપણે સેના દ્વારા પૂજ્ય બની શકે છે. વિદ્યા ન ધનમ, ધનમથી નહીં પણ વિદ્યા દ્વારા આપણે પોતે પૂજ્ય બની શકે છે. વિદ્યા વિહીન પશુ, એટલે કે જે માણસ વિદ્યા નથી એના જીવનમાં, જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, એ પોતે પશુ સમાન છે. આ વિદ્યાનો મહિમા છે. વિદ્યા દ્વારા આપણું ભણતર દ્વારા પણ આપણો એક પરિચય આપવામાં આવે છે ને, આપણો મહિમા નથી વધે છે. કોઈ પણ માણસ સામે જ્યારે પરિચય આપીએ આપણે કે આ ડૉક્ટર છે, આ IAS ઓફિસર છે, તો સહેજે સહેજે આપણે એનો આમ જુદી દ્રષ્ટિ આપણે જોઈએ કે ઓ આ પોતે ડૉક્ટર છે, આવો સાહેબ બેસો, તમે આગળ બેસો, ખુરશીમાં બેસો. એમ આપણો પરિચય પણ આપણો વિદ્યા દ્વારા, આપણી આપણી ડિગ્રી દ્વારા, આપણું કંઈક ભણતર દ્વારા એ આપવામાં આવતું હોય છે. માણસને આપણે આદર, સન્માન, પ્રતિષ્ઠા એ વિદ્યા દ્વારા પ્રાપ્ત થતી હોય છે. ભણેલો માણસ અને અભણ માણસ સહેજે સહેજ જુદા પડી જાય. આપણે કદાચ એને પ્રતિષ્ઠા આપીએ અને આદર આપીએ કે ના આપીએ, પણ વિદ્યા એક વસ્તુ છે, ભણતર સાચા અર્થમાં, પેલું ગોખી ગોખીને પેલા માર્ક્સ માટે ડિગ્રી લીધી એવી નહીં, પણ સાચા અર્થમાં પોતે જે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, ડિગ્રી નહીં ભણતર પ્રાપ્ત કર્યું હોય, એ માણસો જુદો જ પડી જશે. સામાન્ય લોકમાં પણ જે પણ કોઈક માણસ આમ થોડોક ભણેલો હોય, ગણેલો હોય, તો એનું જે ખાવા પીવાનું, રહેવા કરવાનું તરત જુદું જ પડી જાય. આપણે લાગે કે આ માણસ કંઈક પોલિશ્ડ માણસ છે, સંસ્કૃત માણસ છે, રિફાઇન્ડ છે, કલ્ચર્ડ છે. એમ જ્યારે આપણે પણ આવા સાચા પુરુષને આપણે પ્રાપ્તિ, એ પોતે આપણા માટે વિદ્યા છે. જેમ માણસ કોઈ વિદ્યા પ્રાપ્ત કરે અને એ જુદો પડી જાય છે, એને સહેજે સહેજ લોકમાં આદર પ્રાપ્ત થાય છે, એમ સ્વામી બાપા પણ આપણા માટે વિદ્યા છે. જ્યારે આપણે પણ સ્વામીના સંબંધમાં આવ્યા છે, આપણે પણ તરત જુદા પડી જાય છે. જેમ અભણ માણસ અને કોઈક ડૉક્ટર જુદો પડી જાય, એમ જે સ્વામીના સંબંધમાં નથી આવ્યો અને કોઈક સારો કાર્યકર હોય, સત્સંગી હોય, એ પણ તરત જુદો પડી જાય છે. સંતો પડી વાત કરે છે કે બેલ્જિયમમાં આપણે યુવક હતા અને એ વખતે એક જૈન આચાર્ય સુશીલ કુમાર મુનિજી જ્યારે એ સંપર્કમાં આવે છે અને જ્યારે ખબર પડે છે કે આ યુવક પોતે પરદેશમાં આવ્યા હોવા છતાં પણ પોતે માંસાહાર કરતો નથી, તરત જ બીજો પ્રશ્ન પૂછે છે કે તમે પ્રમુખ સાહેબ મારા શિષ્ય છો, હવે માંસાહાર તો કેટલી બધી કેટલા બધા માણસો કરે છે, પણ તરત પૂછે કે પરદેશની ભૂમિમાં આવી રીતે ચુસ્તપણે કોઈક આવો નિયમનું પાલન કરતા હોય તો પ્રમુખ સાહેબ મારાનો જ યુવક હોવો છે. પ્રમુખ સાહેબ મારાના સંબંધમાં આવે બીજા લોકો પાસે તરત જુદો પડી જાય છે. એના આમ પછી બીજી કંઈ વાત કેવી, એના માટે કેવું પણ રહે જ નહીં. સુરતમાં 2 વર્ષ પહેલા હતા ત્યારે હરિભક્તોનો પરિચય થવામાં થયો, નામ છે દુર્લભભાઈ, પોતે આપણે ચુસ્ત કાર્યકર પણ છે, પણ વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાતમાં બહુ જ આગળ પડતા પોતે કાર્યકર છે. હવે જે પોસ્ટ પર પોતે આવ્યા, તરત જ એ આમ તો જે પ્રગતિ કરવી ને પેલા આમ રૂટ પ્રમાણે, એના બદલે તરત એને એ પોસ્ટ આપવામાં આવી. હવે એના માટે કેટલાક એના સાથીદારો હોય એ લોકોએ પ્રશ્ન પણ ઉઠાવ્યો, પ્રાંત કાર્યાલયમાં એ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ માણસને યોગ્ય ટ્રેનિંગ નથી મળી. આમ તો એ જે પોસ્ટ માટે 3 વર્ષની ટ્રેનિંગ જોઈએ અને જે આમ ક્રમવાઇઝ આખું આગળ વધવું પડે અને ટ્રેનિંગ વગેરે સુધી તમે કેમ પોસ્ટ આપી શકો છો, એ પ્રશ્ન એટલો બધો ચર્ચાયો, છેદ પ્રવીણ તોગડિયા સુધી પ્રશ્ન પહોંચ્યો કે આ માણસ 3 વર્ષની ટ્રેનિંગ વગર કેવી રીતે આટલી મોટી પોસ્ટ ઉપર તમે મૂકી શકો છો. પ્રવીણ તોગડિયાએ શું વાત કરી કે આ કોણ છે ભાઈ, તપાસ કરી ખબર પડી કે BAPS સંસ્થાનો આ એક મોટો કાર્યકર છે, ત્યાં પોતે વરાછામાં જ રહે છે સુરતમાં. એમને કીધું કે આ પ્રમુખ સાહેબનો છે ને, એને આપણી ટ્રેનિંગ આપવાની જરૂર નથી, પ્રમુખ સાહેબ મારે ઓલરેડી ટ્રેનિંગ આપીને જ આપણી પાસે મોકલો છે, એની ટ્રેનિંગ વગર પણ એ કામ બરાબર કરી શકશે. પ્રમુખ સાહેબ મારાના સંપર્કમાં કોઈ પણ માણસ જુદો જ પડી જાય. જોજો, આપણા હરિભક્તો હોય અને સામાન્ય માણસ હોય જુદા જ પડી જશે. સંતો તમે ઘણા બધા ઘરમાં જતા હોય ને, કોઈ હરિભક્તના ઘરમાં આપણે જઈએ અને એક સામાન્ય માણસના ઘરમાં જઈએ, તરત જુદું, પહેલાં તો સ્મેલ જ જુદી પડી જતી હોય છે. તમે ઘરમાં પ્રવેશ કરો, ખબર છે કે આ લસણ વઘાર થયો છે. હવે ઇવન હરિભક્તના ઘરે અને સારા હરિભક્તના ઘરે ફેર છે ને, સારી રસોઈ અને સારી રસોઈ, ગાવું અને સારું ગાવું, સારો કાર્યકર અને સારો કાર્યકર, એમ હરિભક્ત અને સારા હરિભક્તના ઘરે તમે જાઓ ને, તરત ખબર પડી જાય કે આ હરિભક્ત. પહેલાં તો આમ TV ઉપર કેટલી ધૂળ છે ખબર પડી જાય, પછી કેવા ફોટો ટીંગાડ્યા છે ખબર પડી જાય, શું વાંચે છે ખબર, એના ઘરમાં પ્રકાશ આવે છે કે નહીં, અને સંતો આવ્યા છે એટલે જ પ્રકાશ ટેબલ પર મૂક્યું છે એ પણ ખબર પડી જાય. સંતો આવ્યા છે એટલે જ પછી બધો પ્રકાશ ને જેવમે નિરખારે ને એ બધું મૂકવામાં આવે બહાર શો માટે, શો પીસ તરીકે, એ પણ ખબર પડી જાય. એના ઘરમાં કેટલા કાર્યકરો છે, અધિવેશનમાં એના પ્રાગભાગ લીધો છે કે નહીં, ઇનામ મળ્યું છે કે નહીં પણ ખાવ પડી જાય, યોગી શતાબ્દીમાં એની સેવા કરી છે કે નહીં, અમૃત મહોત્સવમાં સેવા કરી કે નહીં એ પણ ખાવ પડી જાય. બધું સંતો બહુ ચોક્કર હોય છે, એક દ્રશ્યમાં બધું આખું ઘણો પામી જાય અને કઈ વાત કરી પ્રમાણે પછી વાત થાય. આરતી ને બધું થઈ જાય, તમને લાગે કે સ્વામી કહો ચાલો આરતી કરો, પંખો બંધ કરો, લાઇટ કરો, જીવાસુદેવ ચાંદલા કરો, એટલા પૂરું થતું, એટલી વારમાં બધું પામી જાય અને પછી વાત થાય. એમ સારા હરિભક્તોના ઘરે કેવું વાંચન થાય છે, એના ઘરમાં કેવી કસેટ વાગે છે, હિટ્સ ઓફ 99 વાગે છે પછી કે પછી વાલમ વધામણે વાગે છે, એના ઘરમાં કેવું ખાવાનું, હરિભક્તોનો જે આચાર વિચાર વ્યવહાર આહાર બધું જ એ સામાન્ય માણસથી આમ જુદું જ તરી આવે છે, એ જુદો પડી જાય છે. કાર્યકર પણ જુદો પડી જાય. સામાન્ય માણસ હોય અને આપણો કાર્યકર હોય પ્રમુખ સાહેબ મહારાજનો, એ આમ કેવો સ્માર્ટ લાગે, આમ આમ જુદો જ પડી જાય. એનું આયોજન શક્તિ, એની વિચાર શક્તિ, એનો આમ જે પ્લાનિંગ, એ તરત આમ એ બધા કરતા આગળ જ હોય. અમારે આપણે સ્ટડી સર્કલનું આયોજન થયું હતું 25મી તારીખે અને લગભગ આમ 1000-1500 પેલા બહારના બધા વિદ્યાર્થીઓ આવેલા, બધા યુવાનો જ હતા, કોલેજ સ્ટુડન્ટ હતા. એ વખતે આપણા જ છાત્રના છોકરાઓ, આપણા જ અહીંયા યુવક મને કિશોર મને સભ્યો બધા હતા, પણ કેવા સ્માર્ટ લાગતા હતા. એક તો પ્યોર વ્હાઇટ ડ્રેસ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, અને BIPSનું પેલું વેસ્ટ, અને જો આયોજન કરે પેલો આમ તિલક ચણો કર્યો હોય, પેલો રજીસ્ટર કરે, પેલો અહીંયા પાણી આપે, પેલો આમ ટેબલ ગોઠવી દે, પેલો આયોજન જાહેરાત કરે, પેલું કીર્તન ગવાય, બધા લાઇનમાં આમ ઊભા રાખે, આપણે એમ કરો દેખો જો પ્રમુખ સાહેબ યુવક કેટલા સ્માર્ટ લાગે છે, પોલિશ લાગે. કેવું ના પડે, તમારે કોઈ જાહેરાત ના કરવી પડે કે પ્રમુખ સાહેબ યુવક છે, ખાવ પડી જ જાય. એનું જે આયોજન હોય એમ, એની એક એક ખાલી બોલવાની રીત, એની આમ જે વિનય વિવેક વ્યવહાર, એ જુદો જ પડી જાય. અને સંતો બાણા કોઈક સંન્યાસી હોય અને પ્રમુખ સાહેબ મને સામાન્ય સાધુ લ્યો, સામાન્ય સાધુ, આપણી સામે આપણી વ્યાખ્યા બધી જુદી હોય તે હોય છે, પણ આમ આ લોકની દ્રષ્ટિએ કદાચ બહુ કંઈ આવડત ના હોય, બહુ ડાયનામિક ના હોય, કે બોલતા પણ ના આવડતું હોય, પણ એ જ્યારે સમાજમાં બહાર ઉભો રહે જુદો જ લાગે. જોજો ગમે તે કદાચ સ્વામિનારાયણનો બીજો હોય ને તો પણ જુદો લાગે. BIPSમાં સાધુ છે અને બાપાએ તેવી કૃપા કરી છે, અમને એમ સૌમ્ય વેશ આપને આપ્યો છે ને, એમ સ્માર્ટ લાગે સંતો. બહાર ઉભો ને સ્પાર્ક પેઢી હોય, એમ ધોતીઓને આમ ગાતરી હોય, હાથમાં પોર્ટફોલિયો હોય અથવા પોટલું હોય, અને એમ ચાકડી કે બોર્ડ કે જે કંઈ પગારકા હોય, અને આમ નીકળે બહાર, ઇમ્પ્રેશન પડે, છાપ પડે કે આ પ્રમુખ સાહેબના સાધુ આવ્યા છે. જ્યાં ત્યાં ઊભા ના રહે, જ્યાં ત્યાં બોલે નહીં, કોઈની સાથે પણ એલફેલ વાત ના કરે, આમ પેલા પાનના ગલ્લાગરના ઊભા રહે, કોઈ સ્ત્રીઓ સાથે વાત ના કરે, પૈસા ના અડે, એ આમ એ જે આખું જે વર્તન જે સંતોનું છે. અને ક્યારેક એનો અનુભવ થાય છે કે અમે ગમેલું આયોજન કરીએ પણ સંતો અમારા કરતાં 2 ડગલા આગળ જ હોય, અને અમારા કરતાં સ્વામી 10 ડગલા આગળ હોય, પણ સંતોની આખી જે એમ એ ક્યારે થઈ શકે છે. બાકી તો પહેલાં તો ક્યાં બધા સરખા સરખા જતા, બધા ગામડામાંથી આપણે અહીંયા આવ્યા છે, કંઈ આમ બહુ બધા MBA નથી થયા કંઈ સંતો, આ 700 સંતો છે, થોડા MBA થયા છે બધા, એક એક થયો છે ને, એક અધૂરું મૂકીને આવ્યા હતા. પણ જે આયોજન શક્તિ, એ જે વિચારવાની શક્તિ, એ કોણ આપી શકે છે? સ્વામી બાપા એમનું જે ટ્રેનિંગ છે એના આધારે સંતો પણ એવા ઘડાઈ જાય છે, એ પણ એવા પોતે તૈયાર થાય છે કે બધાને અનુભવ થાય છે કે પ્રમુખ સાહેબના કાર્યકર, પ્રમુખ સાહેબના હરિભક્ત, પ્રમુખ સાહેબના સાધુ, એ કંઈક જુદો છે. એના આધારે આપણી કિંમત વધે છે, જેમ આપણો પરિચય આપવામાં આવે અને એના આધારે આપણી કિંમત વધે ને. કંઈક અહીંયા માણસને આપણે પરિચય આપીએ, કંઈક માળનો માણસ આવે એને આપણે ઊભો કરીએ, અને આપણે કહીએ કે આ માણસ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. એટલું જ નહીં, ખાલી ફર્સ્ટ ક્લાસ તો આવી શકે, પણ એના આખા યુનિવર્સિટીમાં, આખા એના જિલ્લામાં, આખા ગુજરાત રાજ્યમાં એનો પહેલો નંબર આવ્યો છે. એટલું જ નહીં, પહેલો નંબર કદાચ 97%થી પણ આવે, 100% એનું પરિણામ એનું, અને કોઈ લાગભગથી નહીં, ચોરી કરી નહીં. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એનો એક પણ માર્ક એક પણ વિષયમાં કપાયો નથી, 100એ 100% થ્રુ આઉટ રિઝલ્ટ. હવે એ છોકરાને MBBSમાં આપણે દાખલ કરીએ ચાલો, અને વિશ્વની જે સૌથી આમ નામદાર નામાંકિત કે યુનિવર્સિટી હોય, હાર્વર્ડ કે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે યેલ, જે આપણે તમે ગણો ટોપમાં ટોપ જે મેડિકલ કોલેજમાં આપણે દાખલ કરીએ, અને એમાં પણ જે સારામાં સારા વિશ્વભરના બધા મેડિકલ સ્ટુડન્ટ્સ હોય જ આ લોકો હાજર થાય, એમાં પણ આ મહિનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ મળે દરેક વર્ષમાં, MBBSમાંથી પણ MSમાં જાય, MSમાંથી FRCSમાં જાય, અને જે પણ કે આગળ સુપર સ્પેશિયલિસ્ટ પર થઈ શકે એ દરેક ક્ષેત્રમાં દરેક રીતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ 100એ 100% પરિણામ લાવે, અને એનો પરિચય આપણે આપવામાં કે આ ભાઈ આ છે. બીજું કે આગળ કેવું પડે એના માટે, પછી એની સાધના કઈ હશે, એ કેવી રીતે જીવન જીવતો હશે, કેવી રીતે વાંચતો હશે, અને બુદ્ધિનું સ્તર કેવું છે, એ આપોઆપ ખ્યાલ આવી જાય. વિદ્યા એનું પરિચય આપે છે, વિદ્યાના આધારે એની કિંમત વધે છે, એનો મહિમા વધે છે. સામાન્ય પટ્ટાવાળો માણસ કેટલું કમાતો હોય અને આ માણસ કેટલું કમાઈ શકતો હોય, એની કિંમત વધે છે લોકમાં, સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે પણ એમ સ્વામીશ્રીના સંબંધમાં આપણે આવ્યા, આપણી પણ કેટલી કિંમત વધી ગઈ. સામાન્ય પહેલાં તો આપણે જોઈએ છીએ આદિવાસી બધા માણસો બધા હતા, કોણ પૂછે લોકમાં, પણ આમ તડસોડી આમ તુચ્છ ને તિરસ્કૃત જાતિ આખી હતી. પણ પોતે સ્વામી સંબંધમાં આવ્યા, સત્સંગના બધા સત્સંગ અપનાવ્યો અને નિયમ ધર્મ પાલન કરવા માંડ્યા, તો સમાજમાં એનું પણ એક સ્થાન થયું. લોકો લોકોને આદરની દ્રષ્ટિથી જોવા માંડ્યા કે ના, આ લોકો જુદા છે. ભલે આદિવાસી હોય, ભલે કદાચ ઝૂંપડામાં રહેતા હોય, પણ સામાન્ય માણસ કરતા આ લોકો જુદા છે. એ લોકોનું સહેજ આમ સાવ આમ સામાન્ય માણસ હોય, ગામડાનો માણસ હોય, પણ બાપામાં નિષ્ઠા છે, બાપા માટે સમર્પણ કર્યું છે. બાપાને મન આ બહુ મોટો માણસ છે. સારંગપુરમાં જ્યારે પણ કોઈક મોટા મોટા હરિભક્તો આવે તો સામાન્ય હરિભક્તોનો બાપા પરિચય આપવામાં જ્યારે સંકોચ પામતા નથી. બે વર્ષ પહેલાં ત્યાં બાપા વોકિંગ કરતા હતા સ્મૃતિ મંદિરે, એ વખતે તાજપુરના આપણા પુરુષોત્તમ દાસ દાસ કાકા એ હરે એનું જાત જાતનું બધા પોતે બાપા ઘર લલકારતા હતા બધા દોહા ને સાકીની કીર્તનો. એ વખતે ખૂણામાં જે ઈશાન ખોરો છે ત્યાં મોટા મોટા હરિભક્તો બેઠા હતા. આપણે મનુભાઈ સિગેલ, પછી આપણે ચંદ્રકાંતભાઈ ડૉક્ટર, પછી કનુભાઈ મંબાસા, પછી હર્ષભાઈ રાણા, આપણા ઠાકોર કાકા, નવનીતભાઈ શ્વેતકુંડ સ્વામીના પૂર્વાશ્રમના પેલા બનેવી થાય, આવા તો કેટલા મોટા દેશ પરદેશના મોટા મોટા કરોડોપતિ માણસ હતા અને ભણેલા ગણેલા. પણ બાપા ચાલુ વોકિંગમાં એમને બધાને ઊભા રાખી દાસ કાકાનું કાંડું જાલી અને પરિચય આપે કે જો આ તાજપુરના અમારા હરિભક્ત છે, તાજપુર શાસ્ત્રમાં પ્રસાદનું ગામ છે, લોકો ભોગ આપ્યો છે, મોટું મંદિર થઈ રહ્યું છે. હવે તાજપુરના દાસ કાકાને કોણ પૂછે એ મોમાસા સુધી પહોંચી શકે, અમેરિકા સુધી પહોંચી શકે. પણ એટલો પરિચય થઈ ગયો, ફ્રેન્ડ્સ થઈ ગયા અંદર અંદર. પછી એક દિવસ તો તાજપુરમાં ખાસ બધા હરિભક્તોને આમંત્રણ આપ્યું અને આ બધા મોટા મોટા ઠીમે ઠીમ જે સોનાની ડીશમાં જમનારા હોય એ તાજપુરમાં જઈને રોટલાનો ઓળો ખાવા ગયા દાસકાકાના આમંત્રણથી. આ સ્વામીપણના સંબંધમાં એમાં કિંમત વધી ગઈ, બાકી આપણે કોણ પૂછે સામાન્ય ગામડાના માણસોને. પણ બાપાને મને એવું નથી, હર્ષદાના આગળ પણ પેલો હીરો ભરવાડને પોતે બાપા પરિચય આપી શકે છે. હીરો ભરવાડની પણ કેટલી કિંમત વધી ગઈ, રઘુ ભરવાડ ઇન્ટરનેશનલ સ્ટારમાં થઈ ગયા છે ને કે નહીં. આજે સારંગપુરમાં કોઈ બહારનો માણસ આવે દેશનો કે પરદેશનો, તરત પૂછે કે પેલો તમારો સરપંચ ક્યાં ગયો, રઘુ ભરવાડ લાંબી લાંબી મૂછવારો પેલો, એ પૂછે. ને સારંગપુરમાં ઠાકોરજી દર્શન કર્યા પછી બે જ વસ્તુ લોકો જોઈએ, એક તો ગૌશાળામાં નાગનાથ પાડો અને સારંગપુરનો સરપંચ રઘુ ભરવાડ. હરિભક્તો પરદેશના આવે બધી આજે મારે ઘેર ને આ બધી વેબસાઇટમાં બધા ફોટા જોવાય એટલે રઘુ ભરવાડ સાથે મારે ફોટો પાડો છે. ગયા વર્ષે બધા પરદેશ છોકરા આવ્યા, રઘુ ભરવાડ સાથે એક એક કિશોરે ફોટો પાડ્યો, વ્યક્તિગત ફોટો સેશન અને ઓટોગ્રાફ લીધો. હવે એને લગતા પણ નહીં આવડતો હોય રઘુ ભરવાડને, પણ ઓટોગ્રાફ લીધો ગમે તેમ તું મારા. એ કિંમત વધી ગઈ. સ્વામી બાપાના સંબંધમાં આવ્યા એટલે આપણી પણ સહેજે સહેજે એ લોકમાં કિંમત વધે છે. આપણે વિરચંદભાઈ મોદી છે અહીંયા, એકવાર બાપા એમને ઊભા કર્યા સભામાં અને સીપી કાકાને પૂછ્યું બાપાએ. સીપી કાકા એટલે આપણે ચિત્રજનભાઈ, મોટા કથાકાર છે, સાધુને પણ સાધુની સાથે પોતે કથા કરી શકે એવી સુંદર એમની કથા વાર્તા છે. આજે બાપાએ એમને જેમ સંતો વિચરણ કરે છે એમ ઓસ્ટ્રેલિયા, પહેલાં તો આફ્રિકા પણ એમને ખૂબ વિચરણ કર્યું, ચાર ચાર છ છ મહિના પોતે વિચરણ કરે, વચ્ચે ત્યાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પોતે જાય વિચરણ કરવા માટે. એમના એમને પોતે બે દીકરા સાધુ થવા માટે આપ્યા હતા અને બહુ જ મોટા સમર્પણવાળા હરિભક્તો. લંડનમાં જ્યારે આપણે સોનો તોલા કરવા ની બાપાની, એમાં સીપી કાકા સીએમ કાકા મુખ્ય, આવા પોતે નિષ્ઠાવાન સમર્પિત જ્ઞાની હરિભક્ત. પણ બાપા સીપી કાકાને પૂછ્યું કે સીપી કાકા તમે નરસિંહ મહેતાને જોયા છે, તો આ વિરચંદ મોદીને જોઈ લો. બાપાએ વિરચંદ મોદી સાવ હર સામાન્ય હરિભક્ત કહેવાય, એમ શું બોલતા આવડે, શું કથા વાર્તા કરતા આવે, પેલા પેલું શું કહેવાય આપણે પેલું છડી પોકારે બસ સ્વામી આવે ને ઓ જય સ્વામી સ્વામી સ્વામી જય રાજાધી રાજ એવું કરતા આપણે આપણે લાગે ગાંડા કાઢે છે, જે નથી સમજતા એને ગાંડા લાગે. પણ સ્વામી આપણને મન કે એમની નિષ્ઠા છે, અનન્ય નિષ્ઠા છે, એટલે એમના માટે પણ એ બહુ જ મહત્વના છે. એટલે સીપી કાકા જેવા આગળને પણ એમની કિંમત વધી જાય. આવી રીતે વિદ્યા દ્વારા પણ સ્વામીશ્રી આપણા વિદ્યા છે એમના સંબંધે આપણે પણ કિંમત એ વધી જતી હોય છે. બીજી એક વિદ્યાની વ્યાખ્યા આપણે જોવા મળે છે. વિદ્યા હંમેશા જ્યારે આપણે કંઈક પ્રતિક રૂપે જોવા મળે છે ત્યારે લોકો આમ એમ્બલમ સિમ્બલ તરીકે શું રજૂ કરે વિદ્યા માટે, તો દીવો રજૂ કરે. વિદ્યા એટલે જ્ઞાન, પ્રકાશ, વિદ્યાની જ્યોતિ, એવા બધા આમ સિમ્બોલ બધા હોય છે ને વિદ્યા માટે. કારણ કે વિદ્યા પણ આપણા માટે એક જ્ઞાન છે, એક પ્રકાશ છે, આપણા માટે પ્રકાશ પાથરે છે. આ બધા થોડાક સૂક્ષ્મ બધા અર્થો છે પણ સમજવા જેવા અર્થો છે. આપણે સ્વામી બાપાને જીવન વધારે જાણવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ તો સ્વામી બાપા કેટલી કેટલી જુદી જુદી છાયામાં વિદ્યા પણ આપણી બની શક્યા છે. કોઈ પણ માણસ આગળ કંઈ વસ્તુ આપણે મૂકવામાં આવે છતાં પણ એ વસ્તુ ના દેખાય એના બે ત્રણ કારણ હોઈ શકે. વસ્તુ સામે જ છે છતાં પણ માણસ એ જોઈ શકતો નથી, બે ત્રણ કારણ. એક કારણ તો એ કે એની આંખ જ નથી, પોતે પોતે અંધ છે, અથવા તો જો આંખ હોય દેખી શકતો હોય પણ આંખ બંધ હોય તો પણ ના દેખાય, આંખ હોય દેખાતી હોય ચાલતી હોય પણ સામે વસ્તુ આંખ બંધ હોય તો શું કરું, કદાચ આંખ હોય ને ખુલ્લી પણ હોય છતાં પણ ના દેખાય વસ્તુ, જો અંધારું હોય તો અંધારુંમાં તમને આંખ ઘણી પાવરફુલ હોય પણ વસ્તુ ના દેખાય, અને કદાચ વસ્તુ તમે દેખાય પણ ખરા પણ એનાથી પણ એક આગળની વાત છે, એ વસ્તુ તમે ઉકેલી શકો સમજી શકો એ આગળની વાત છે. જ્ઞાન વિદ્યા એવી વસ્તુ છે કે આપણે આંખ આપે છે, અંધાપો દૂર કરે છે. અજ્ઞાનેતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા, જ્ઞાન વિદ્યા એવી એક શલાકા છે કે આપણી આંખ ખુલી આપે છે, આપણી આંખ બંધ હોય અંધાપો દૂર કરી શકે છે. ચક્ષુર્મિલિતમ યેન, આપણી ચક્ષુ છે આંખ એ ઉન્મિલિત કરી શકે છે, ખોલી શકે છે કે હવે તમે જો, પણ ત્યાં છતાં તેમ છતાં પણ કદાચ અંધારું હોય તો ત્યારે પણ પ્રકાશની જરૂર પડે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે દ્રશ્યમ તમસી ન પશ્યતી દીપેન વિના, દીપેન વિના સચક્ષુર અપી, કદાચ કોઈ સચક્ષુર હોય એટલે કે આંખ સહિત વાળો હોય દેખી શકતો હોય અને સામે દૃશ્યમ હોય એટલે કે ઇન્દ્રિયગમ્ય વસ્તુ કંઈક હોય, છતાં પણ જો તમસી હોય અંધકારમાં હોય તો દીપેન વિના ન પશ્યતી, જ્યોત વગર પ્રકાશ વગર વસ્તુ દેખાતી નથી. વિદ્યા આપણા માટે પ્રકાશ પાથરે છે, આપણે વસ્તુ ઉકેલી શકે છે. આંખ હોય આંખ ખુલ્લી હોય સામે પ્રકાશ પણ હોય તો પણ વસ્તુ આપણે ના પામી શકીએ જો જોવાની દ્રષ્ટિ ના હોય. મેની હેવ આઈઝ બટ વેરી ફ્યુ હેવ વિઝન, વસ્તુ તો છે આંખ પણ છે પણ દ્રષ્ટિ, દ્રષ્ટિ કદાચ કોઈ આપણી સમક્ષ કંઈક ઉર્દુનું પેલું છાપું લાવીને આવે મૂકે, આપણે અક્ષર તો જોઈ શકીએ છીએ ને કે આ ઉર્દુ જેવું આમ કંઈક લાગે છે, આમ જમણી બાજુ ડાબી બાજુ જાય છે પણ આપણે કદાચ પામી શકીએ, પણ અક્ષર દેખાય છે પણ વાંચી શકાય છે, વાંચાતું નથી. કદાચ વંચાય પણ એ સમજાય છે, એબીસી બધાને આવડે છે ને, એબીસી ના આપણે ઉચ્ચારણ પણ કરી શકીએ પણ એ શબ્દનો જે અર્થ છે તાત્પર્ય શબ્દાર્થ પહેલાં એ આપણે પામી શકીએ છીએ, શબ્દાર્થ પછી પણ સમજીને આપણે તાત્પર્ય પામી શકીએ છીએ, તાત્પર્ય પામીને પણ આપણે સમજાવી શકીએ છીએ, એ સમજાવીને પણ આપણે કંઈક ટીકા કરી શકીએ છીએ, ભાષ્ય કરી શકીએ છીએ, એનું જજમેન્ટ લાવી શકીએ છીએ, એ આગળની વાત છે. એના માટે દ્રષ્ટિ જોઈએ. સ્વામી બાપા આપણે જીવનમાં આવ્યા, આપણા માટે આપણે જીવનમાં પ્રકાશ પથરાઈ ગયો, જે આપણા માટે કેટલી દિશાઓ બંધ હતી, આપણે સાવ અંધકારમાં ડૂબેલા હતા, સ્વામી બાપાના સંબંધમાં આપણે આવ્યા આપણી આંખ ઉઘડી ગઈ, જીવન આપણા માટે ખુલ્લું થઈ ગયું, આપણી જીવનની સાચી દિશા મળી ગઈ, જીવન આપણે ઉકલી શકે. જીવન તો બધા જીવીએ જ છે ને, આપણે ખાઈએ છીએ પીવે છે 24 કલાક તો બધા પસાર કરે છે, પણ સત્સંગમાં આવ્યા અને જીવન જીવનની દિશા ખુલી ગઈ, જીવન આમ આપણા માટે ઉઘડી ગયો. આપણે કહે છે કે ગુરુ જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, જીવન જે આમ જે સૌથી ગુહ્ય જે રહસ્યો છે એ પણ અમારા આપણા માટે ખુલી ગયા, સ્વામી બાપા આપણે મળી ગયા. બાકી આપણે લોકમાં જોઈએ છે ઘણી વાર બાપાઓ તો આમ તો કહેતા જ હોય છે કે અમે આવશું, હરિભક્ત જયારે આગ્રહ કરે કે અમને તેડવા માટે આવજો ત્યારે બાપા કહે છે કે આ જરૂર અમે આવશું. યોગ બાપા તો એવું કે ક્યારેક યોગ એવા સાસરી મજા આવશે, હરિભક્ત આગ્રહ કે ના કે તમે આવજો, ત્યાં અટલા અહીંયા આપણે અટલાદરામાં જતા બાપાને ભાયાપાડાવાળા અંબાલાલભાઈ બાપાને મળે છે, બાપા કહે છે કેમ છે તબિયત પાણી, સ્વામી સારું નથી ધામમાં લઈ જતો સારું, તો બાપા કહે સારું મારા ત્યાં કરશે યોગી બાપા લેવા આવશે, બાપાએ એવું વચન આપ્યું યોગી બાપા લેવા આવશે. અમલાલ કહે સ્વામી નહીં યોગી બાપા આવે પણ તમારે પણ આવવું પડશે, બાપા કહે અમે પણ આવશું, બાપા એવું પણ ત્યાં કીધું. રઘુ ભરવાડને બાપા એવું આ વાત કરી હતી, જ્યારે બાપા પાસે ત્યાં રઘુ ભરવાડ આવે છે ઠાકોરજી પાસે, આપણે આજે મારી ઘેરમાં પણ જોઈએ છે જે સંવાદ ચાલે છે હરિકૃષ્ણ મહારાજના ખન્નાગર, એ વખતે હરિકૃષ્ણ મહારાજને ભરવાડનો વેશ આખો પહેરવામાં આવ્યો હતો અને રઘુ ભરવાડ એમની જે ખાસ એક માનીતી ડાંગ જે કહેવાય એ ડાંગ હરિકૃષ્ણ મહારાજને ભેટમાં આપેલી. ત્યાં બાપા દર્શન કરવા માટે આવ્યા અને રઘુભરવાડે વાત કરી કે સ્વામી આ જો ડાંગ મેં હરિકૃષ્ણ મહારાજને ભેટ ધરી છે, એટલે બાપા પછી એકદમ કેફમાં આવી ગયા અને ઉત્સાહમાં ઉત્સાહમાં બાપાએ વાત કરી કે જો હરિકૃષ્ણ મહારાજ બરાબર સ્મૃતિ કરી રાખજે, આવીને આવી રીતે આવી મૂર્તિ ધારણ કરીને તને અક્ષદામાં તેડવા માટે આવશે, જો આવો જ સાફો આવો જ બંડી આવો જ ખેસ આવો જ ધોત્યું અને આવી જ તારી ડાંગ લઈને તેને મહારાજ અક્ષદામાં લેવા માટે આવશે. પછી રઘુભાઈ કે સ્વામી તો આવશે પણ તમારે પણ આવવું પડશે, સ્વામી કે અમે આવશે ને બધા સંતો પણ આવશે. રઘુભાઈ કે નાના સ્વામી સંતો બહુ નાના છે, સંતો બહુ નાના છે, અત્યારે કેમ તમે ધામમાં મોકલી દઉં છું, સ્વામી એકદમ હસી પડે કે ભરવાડ છે પણ સમજે છે બધું કે સંતો નાના છે અક્ષદામાં ના લઈ જવાય. પણ આવી તો બાપાએ પણ ત્યાં કોલ આપ્યો ત્યાં એ રૂપચોકીમાં અને પાછળ ત્યાં પેલી જે કી ટુ ધ સિટી આપી હતી ને, આપણે રાજામાર્ગ ઘેરમાં જોઈએ, છેલ્લા દિવસે બાપાને રઘુ બરાડ કી ટુ ધ સિટી આપે છે, જે મોટા મોટા મેર હોય ને પરદેશનો, એમ સારંગપુરના પોતે સરપંચ છે મેર, એટલે બાપાને ચાવી આપી. બાપા કે જા તને ચાવી પાછી, અક્ષરધામની ચાવી. આવી પણ કેટલીક ચાવી બાપાએ ત્યાં આપી છે. લંડનમાં બાપા હતા એને વખતે એક છોકરો જાડ્યો, નામ સંદીપ, એના 90 સાલનો પ્રસંગ છે. એના કેડમાં ચાવી લટકતી હતી. સ્વામી એકદમ જોઈને ખુશ થઈ ગયો, હો સંદીપ તારા તને તો ચાવી મળી ગઈ. એટલે પછી બાપાએ એકદમ એમાંથી બધી એના જે આજુબાજુના ફ્રેન્ડ હતા ચંદુ અને ચંદ્રેશ, એને સંબોધીને વાત કરી બાપા કે બાપા બાપા ત્યાં ચંદ્રેશ ચંદુને કહે છે કે ચંદુ તને ચાવી મળી કે નહીં. પેલા ચંદ્રેશને કહે છે કે તને ચાવી મળી કે નહીં. પછી સંતોષ ચંદુને પૂછે, ચંદુ અને ચંદ્રેશ નંદનમાં ખાસ મિત્ર, એટલે સંતોષ ચંદુને પૂછે કે ચંદ્રેશને ચાવી મળી ગઈ, તને મળી કે નહીં ચાવી. એટલે બાપાએ ચંદુનો પક્ષ રાખીને બાપા પછી પોતે કહે છે કે ચંદુને પણ ચાવી મળી ગઈ છે, અક્ષરધામની ચાવી મળી ગઈ છે. એટલે તો બધા અહીંયા આવીને બેઠા છે. પછી બાપા કહે કે ધ્યાન રાખજે કે બીજી બધી કદાચ ચાવી ખોવાઈ જાય તો તાળુને તો ગમે તેમ મારી મચડીને પણ ખોલીને આપણે અંદર પ્રવેશી શકે, પણ જો આ ચાવી એકવાર ખોવાઈ ગઈ તો કોઈ કાળે મેળ પડે એમ નથી, માટે ચાવી બરાબર તમે સાચવી રાખજો. છેલ્લે એવું બોલે છે બાપા, કોઈ રીતે મેળ પડે એમ નથી, માટે આ ખાસ ચાવી તમે સાચવી રાખજો. પછી બાપા સામેથી પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામની ચાવી એટલે શું. જાતે જ જવાબ આપ્યો કે યોગી બાપા. એ વખતે ચંદન ચંદ્રેશ બહુ ચકોર કે બાપા અમે ક્યાં યોગીમાં દર્શન કર્યા છે. બાપા કે આ દર્શન થાય છે ને. બાપા એક એ વાત પણ કરી નાખી કે યોગી બાપા જ અક્ષરધામની ચાવી છે અને એ જ સાક્ષાત આપણે મળ્યા છે, એ અક્ષરધામની ચાવી આપણે મળી ગઈ છે. બાપાના આવા બીજા પણ કેટલાય પ્રસંગો છે કે આમ સામેથી કોલ આપ્યો હોય કે જ્યાં તમને અક્ષરધામ લઈ જશું. આપણે દોલ કાકાની વાત કરી હતી હમણાં, ભૂપેન્દ્રભાઈના ઘરે ઠાકુર જમાડવા માટે ગયા, એમણે જ પ્રસંગ કીધેલો કે નીચે જ્યારે બિપિનભાઈનું ઘર છે ત્યાં નાનું હરિમંદિર જવું છે સિંહાસન જેવું, ત્યાં ધોળ કાકાએ વાત કરી, ધોળા કાકાએ કે સ્વામી અક્ષરધામ કેટલું દૂર. એટલે સ્વામી કે અક્ષરધામ તો બહુ જ દૂર, આમ 100 મણનો પેલો લોડોનો પેલો ઘોડો હોય અને આમ ઘસાતો ઘસાતો અહીંયા પૃથ્વી પડે તો આમ રજ ભરગી રજ થઈ જાય, એટલો મોટો એટલું દૂર છે અક્ષરધામ. એટલે પેલા ધોળા કાકાએ કહ્યું કે સ્વામી આપણે કોઈક માણસ પરદેશ જતો હોય તો ત્યાં પણ કોઈકને લેવા માટે આવે કે દૂર જાય છે અને ઉપર ઉપર લેવા આવે કે બીજો કંઈક ફસાઈ ના જાય, બીજો ખોટી જગ્યાએ ના પહોંચી જાય, તો અક્ષરધામ આટલું દૂર હોય અમને વચ્ચે પેલું કંઈક કોઈ પરભર્યા કોઈક અમને લઈ ના જાય એના માટે શું કંઈક આમ ટેકેદારી કોણ રાખશે, બીજો કંઈ અમને ઉઠાવી જશે વચ્ચેથી તો અમે ભૂલા પડી જશું, તો અમે કંઈક રસ્તો જોયો નથી, અક્ષરધામ અમે ક્યાંય ગયા નથી. સ્વામી બાપા એમનું કાંડું પકડ્યું અને કીધું આવી રીતે યોગી બાપા કાંડું પકડી અને અક્ષરધામમાં બેસાડી દેશે. સ્વામી બાપાએ એ બાંહીદરી છે એ પોલી કંઈ બાંહીદરી નથી, આમ કે આમ ચાલુ પ્રસંગ નોંધાય ભવિષ્યમાં અને પ્રમુખ ઉપસંગમાં કહેવાય એના માટે આ પ્રસંગ તને કેવું એમ આ વાક્ય બોલાય, એમની સામર્થ્ય છે. કોઈ તાકાત છે કહી શકે જા હું તને અક્ષરધામમાં બેસાડી દઈશ, કોણ કહી શકે એમ. બાપા એવા સમર્થ પુરુષ છે એ પોતે સામે કહી શકે છે કે તને છે અક્ષરધામ પહોંચાડીશ. હાથ પકડીને બાપા આટલા દરામાં જતા અને એ વખતે સભા પછી ઉતારે જઈ રહ્યા હતા. એક ડીસી સ્વામી બાપાને પૂછે છે કે હકા બાપુ પૂછ્યા રાખે છે ક્યાંના કે હવે મારું શું કાર્યક્રમ છે. અને બાપા સાથે ત્યાં વિચારણમાં હતા પણ હવે આગળ મારે શું કરવું. બાપા કે હવે ભેગા છે ને. બાપા એવું બોલ્યા કે હવે ભેગા જ લેવાના છે. એટલે ડીસી સ્વામીએ જોશથી કીધું હકા બાપુને, બાપુ કે આપણે બોમ્બે સુધી પાકું, આપણે બોમ્બે સુધી પાકું. એ વખતે બોમ્બે બાપા જવાના હતા અને પછી તરત કંઈક પરદેશ કંઈક જવાના છે એટલે કે બોમ્બે સુધી આપણે પાકું. બાપા કે બોમ્બે સુધી નહીં છેઠ અક્ષરધામ સુધી પાકું, સાસીમાને પાછો હાથ સોંપવો પડશે ને આપણે. બાપાએ સામર્થ્ય બતાવી કે તમને છેઠ અક્ષરધામ સુધી પાછા અમે લઈ જઈ શકીએ એમ છે. બાપા 88 સાલ માસ્ટર હતા અને એ વખતે હરિજયંતીની નિમિત્તે મહાપૂજા થતી હતી. એ વખતે લંડનવાળ ઓકુ એના પિતાજી એ પોતે મહાપૂજામાં બેઠેલા પણ નાડાછડી એમને આવી નથી, નાણાછડી બંધાઈ નથી. એટલે બાપા પાસે બાપાને વાત કરી, બાપા મને નાણાછડી થઈ ગઈ. ત્યાંને ત્યાં બાપાએ પોતાની નાણાછડી છોડી અને એમના હાથે બાંધી અને બાંધતા બાંધતા પોતે બોલ્યા કે હવે આ છેઠ અક્ષરધામ સુધીનું પાકું આપણે, આ તમને જે નાણાછડી બાંધી છે આપણે એવા નાતો હવે થઈ ગયો, સંબંધ થઈ ગયો છે, રક્ષે માં ચલ ચલ તમારા માટે અચલ રક્ષા થઈ ગઈ, છેઠ અક્ષરધામ સુધી તમારા માટે એ પાકું થઈ ગયું. સ્વામી બાપા આવા પ્રસંગોમાં ક્યારેક ક્યારેક આપને સમજાવી દે છે કે હું તમારો આ સંબંધ મારો થયો છે એટલે તમને અવશ્ય હું તમને છેઠ અક્ષરધામ સુધી પહોંચાડીશ એવી મારી સામર્થ્ય છે, મને બીજું કદાચ ભલે ના આવડતું હોય પણ મારા સંબંધે તમે છેઠ અક્ષરધામ સુધી પહોંચી શકશો. સુરેન્દ્રસિંહ એમનો પ્રસંગ છે. પોતે રાજકોટમાં સ્વામીશ્રીની ગાડીમાં અમદાવાદમાં હતા અને રાજકોટમાં હતા અને એક લોહાણા સમાજની એક વાડીમાં બાપાને પોતે લઈ જઈ રહ્યા હતા અને ગાડી એમની મારુતિ ગાડી હતી એટલે બાપાને વાત કરે છે કે બાપા તમે આ સાયકલ ચલાવતા આવડે નહીં? બાપા કે સાયકલ પણ આવડે ને મોટર ચલાવતા પણ આવડે. બાપા તો મોટી મોટી ટ્રક પણ ચલાવી છે પેલા સારંગપુરમાં, મોટી મોટી ટ્રક. પણ પછી બાપાને સુરેન્દ્રસિંહ કે બાપા તમારે તો હેલિકોપ્ટર ચલાવવું જોઈએ. બાપા કે એમને ના આવડે. કે કેમ ના આવડે? તમને તો બધું આવડે. સુરેન્દ્રસિંહ કે બાપા કે એ બધું તમારે ચલાવવાનું, અમને તો તમને હેલિકોપ્ટરમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જતા આવડે. આપને અક્ષરધામમાં લઈ જનારા એવા આપણે પુરુષ અહીંયા મળ્યા છે. સાંઈ બાપા એકવાર ત્યાં સારંગપુરમાં જતા અને આપણે લુટાણવાળા હર્ષદભાઈનો નામ દીકરો મિતુલ એ બાપા પાસે આવે છે અને બાપાને પૂછે છે કે બાપા અક્ષરધામ ક્યાં છે? કે બાપાને ઇંગ્લિશમાં પૂછે કે વેર ઇઝ અક્ષરધામ? બાપા કે ધીસ ઇઝ અક્ષરધામ, આ અક્ષરધામ જ બેઠા છે આપણે. તો બાપાને પછી પેલો છોકરો કહે છે કે બાપા મને રોકેટમાં બેસાડીને તમે અક્ષરધામ લઈ જશો? રોકેટમાં બેસાડીને? બાપા કે હા લઈ જઈશ જા. એવું જ પીછો બીજો પ્રસંગ બોચાસણનો છે. ત્યાં 12 દિન ઉજવણી થઈ હતી, 10,000 હરિભક્તો બાળકો ભેગા થયા. એમાં એક પ્રવચન બાળક કહે છે કે સાંઈ બાબા મારા છે કારણ કે એ તો મને પ્લેનમાં પણ સાથે લઈ શકે છે અને અક્ષરધામ સુધી મને રોકેટમાં પણ બેસાડી શકે છે. બાપા જાણે એનું પ્રવચન પૂરું થયું અને બાપાને આશીર્વાદ લેવા માટે આવ્યા, બાપા કે તૈયાર થઈ જાય અક્ષરધામ બેસાડી દઈશ તને. સામે થઈ કે જો તૈયાર થઈ જાય તો અક્ષરધામ બેસાડી દઈશ. બાપાનો આ રોકેટ છે. બાપાએ આ રોકેટની વાત એક છોકરાને સમજાવી દીધી. એક વાત થોડી રહી ગઈ, પેલો જો લંડનનો પેલો જાડુ છોકરો ને સંદીપ, ચંદુની ચંદેશની વાત કરી ચાવીવાળો, એ સંદીપ પણ બાપાને ચાવી એવી મળી ગઈ. એ પણ પોતે સાધુ થઈ ગયા છે, અત્યારે અનુપમ સ્વામી તરીકે હ્યુસ્ટન પોતે સેવા બજાવી રહ્યા છે. એ અનુપમ સ્વામી. બીજા એક ભાવિ સાધુની વાત અહીંયા કરું. બાપા 88માં LA હતા અને બાપા અગર ચુની કાકા બધા સંત મહિમાના સુધી કડીઓ ગાતા હતા. એમાં એક નિર્મતસર સંતની વાત આવી કે સંત સત્પુરુષ છે એ બધા નિર્મતસર હોય. એટલે આગળ એક નાનો છોકરો બેઠો હતો, યુવાન 14-15 વર્ષની ઉંમર હશે ને, લંડનનો, એનું નામ મિતેશ. બાપાએ પૂછ્યું કે મિતેશ આ મત્સર એટલે શું? એટલે મિતેશને કંઈ બહુ ખબર ના પડી કે બાપા નહીં પેલા રૂમમાં બધા ઉડતા હોય છે નાના નાના, એટલે મચ્છર સમજો. બાપા કે હા બરાબર મચ્છર. એ કે મચ્છર કેટલું ઉડી શકે? બાપા પછી કંઈ આમ કેવી રીતે વાત કરજો, મચ્છર કેટલું ઉડી શકે? મિતેશ કે સ્વામી એ તો થોડુંક ઉડે ને થાકીને પાછું બેસી જાય. કે બરાબર. મને કે સમડી કેટલું ઉડે? ઓહ કે સમડી તો બહુ જ ઊંચું ઉડી શકે. કે પ્લેન? પ્લેન તો એનાથી પણ ઊંચું ઉડી શકે ને, આમ 35,000 ફીટની હાઈટે ઉડી અને 300-500 માઇલની ઝડપે જઈ શકે. બાપા કે એના કરતાં રોકેટ? કે રોકેટ તો છે ચંદ્ર સુધી પહોંચી શકે. પછી બાપા રહસ્ય ફોડ કરે છે. બાપા કે એ જે મચ્છરિયું છે એ કદાચ રોકેટમાં બેસી જાય તો કે ચંદ્ર સુધી પહોંચી શકે કે નહીં? કે હા પહોંચી શકે ને. કે તમે બધા જ મચ્છરિયા જેવો છો, તમારી જે ગતિ એ મચ્છરિયા જેવી છે, પણ અમે અક્ષરધામ રોકેટ છો. તમે જો અમારી સાથે જીવ જોડી દેશો તો અમારા સંબંધે પણ તમે છેટ અક્ષરધામ સુધી પહોંચી શકશો. એ સત્પુરુષની સ્પીડ છે, સત્પુરુષની ગતિ છે. બાપા છેલ્લે બોલ્યા કે બીજે તમને ક્યાંય ના લઈ જાય, વચ્ચે પણ તમે નહીં હલવાવી દે, માટે આ મળ્યા છે હવે બરાબર પકડી પહોંચાડી દેશે, માટે બરાબર આપણે વળગી રહેવું, આપણે બરાબર પહોંચાડી દેશે માટે આપણે બરાબર વળગી રહેવું. એ સ્વામીશ્રી ત્યાં વાત કરી હતી. એ બરાબર વળગી પડ્યા મિતેશ અને આજે અમૃતનયન સ્વામી તરીકે યુરોપમાં પોતે ફરી રહ્યા છે. એ પોતે પ્લેનમાં ફરી જતા રહે, લંડનમાં બેઝ છે પણ ઇટલી ને ફ્રાન્સ ને બેલ્જિયમ ને જર્મની પોતે સત્સંગ પ્રવૃત્તિ માટે ત્યાં જોડાય છે. એમના બીજા ભાઈ અમૃત નંદન સ્વામી એ પોતે સમગ્ર અમેરિકાનું જે કિશોરમંડળની પ્રવૃત્તિ છે પોતે મુખ્ય કાર્યાલય તરીકે ત્યાં કાર્યાલયમાં પોતે સેવા બજાવી રહ્યા છે. એકવાર સ્વામી શ્રી અમદાવાદમાં હતા, 86નો પ્રસંગ છે. આ છેલ્લા 2-3 પ્રસંગો છે પણ બહુ મજાના પ્રસંગો છે. અમદાવાદમાં હતા એ વખતે સાયમ સભામાં બાળકો એક સંવાદ રજૂ કર્યો, ઘનશ્યામ અને શાંતિલાલ, આપણા પીપી સ્વામી અને ભગવત પ્રકાશ સ્વામી, એમના લખિત આ સંવાદ હતો. મહારાજના પ્રસંગો અને સ્વામીના પ્રસંગોનું સામ્ય એ બધા આખી રજૂઆત થઈ. સંવાદ પૂરો થયો, બાળકો બધા બાપાની આગળ આવીને ઉભા રહી ગયા અને બાપાને પૂછ્યું કે બાપા તમને પ્રોગ્રામ ગમ્યો કે નહીં? બાપા કે વેરી નાઇસ. બાપા એવું બોલે વેરી નાઇસ. છોકરો કંઈક ચપરાટ હશે એટલે બાપાને કહે બાપા ઇનામ આપો, તો તમને કાર્યક્રમ ગમ્યો હોય તો ઇનામ આપો. બાપા કે જાઓ અક્ષરધામ આપ્યું. છોકરો એકદમ પાકું કરનારો હતો, એ કહે પ્રોમિસ બાપા, એમ કહીને હાથ લંબાવ્યો. બાપા એના હાથમાં હાથ તાળી મારી અને કે પ્રોમિસ જા. બાપા આપણા માટે અક્ષરધામને એક પ્રોમિસ પહેલેથી આપી રાખી છે. સ્વામી બાપા ટોરોન્ટોથી શિકાગો જઈ રહ્યા હતા, એમાં એરપ્લેન એરપોર્ટ ઉપર કસ્ટમની થોડીક તકલીફ થોડીક પડી એટલે વાર લાગી. એમાં નારાયણમણી સ્વામી બાપાને પૂછ્યું, બાપાને કીધું કે બાપા અક્ષરધામમાં જવાનું થાય ત્યારે કસ્ટમની ચેકિંગ બધું નહીં આવે ને, આ બધું વચ્ચે વચ્ચે ચેકિંગનું, એટલે તમે સામે ઉભા રહેજો એટલે ચેકિંગમાં આપણે સીધા સરસરાટ પાસ થઈ જાય. સ્વામી કે એવું કંઈ ચાલે? મણી સ્વામી કહે કે કેમ, તમે તો અક્ષરધામના એજન્ટ છો, તમે જ અક્ષરધામ છો. બાપા કે એ વાત સાચી પણ ચેકિંગ તો આવશે જ, રાય રાયના લેખા લેશે એ લક્ષદમ. આમ તો જેને લાયકાત ના ટિકિટ મળે જ નહીં, વિઝા ટાઈમ લાગે જ નહીં પાસપોર્ટમાં. પણ બાપાએ પણ વાત કરી કે અક્ષરધામના એજન્ટ અમને પહોંચાડનારા અમે છે. આ એક્ઝિટ જે ચેકિંગ માટે બાપાએ ત્યાં વાત કરેલી સારંગપુરમાં 90 સાલમાં, જ્યારે ત્યાં 70મી જન્મજયંતિ ત્યાં ઉજવાઈ એ વખતે બધા છાત્ર અને છોકરાઓ પણ સેવા માટે આવેલા. એમાંનો એક છોકરો, એક કિશોર રક્ષિત રાવલ, એ પોતે ત્યાં રસોડાના વિભાગમાં પોતે સેવા બજાવતા હતા. સ્વામી બાપા એમના રૂટીન પ્રમાણે બધે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એમાં રસોડામાંથી તેઓ ગયા, અંદર પહોંચી ગયા અને પાછા બહાર નીકળતા હતા. એમાં રક્ષિત રાવલ ત્યાં ગેટ આગળ આવીને ઉભા રહી ગયા, એકદમ વચ્ચે વચ્ચે ઉભા રહી ગયા. બાપાની ગાડી રોકી નાખી અને બાપાને કહે છે એક્ઝિટ પાસ લાવો, એક્ઝિટ પાસ. બાપા કે એક્ઝિટ પાસ એન્ટ્રીનો પાસ, એક્ઝિટ પાસ કે એક્ઝિટ પાસ પણ હોય? બાપા કે અમારી પાસે તો માયામાંથી એક્ઝિટ લેવાનો પાસ છે. રક્ષિત કે કેમ? કે હા. કે તારે લેવો છે? કે હા લેવો છે ને. કે ક્યાં છે તમારો માયાનો એક્ઝિટ પાસ? બાપા કે લે આ. એમ કે એના પોતા તરફ નિર્દેશ કર્યો. બાપાએ કીધું તારે જોઈતો હોય તો આવજે મારી પાસે ત્યાં. માયામાંથી આપણે એક્ઝિટ અપાવી શકીએ એવા પુરુષ છે રક્ષિત રાવલ. એક્ઝિટ પાસ લઈ લીધો. આજે પોતે જ્ઞાનવાસ સ્વામી તરીકે રાજકોટમાં સંત નિર્દેશક તરીકે સેવા બજાવી રહ્યા છે. અમારે કેટલા બધા સંતાન બધા પ્રસંગો આપણે જાણવા મળ્યા. આવા તો બીજા પણ કેટલાક પ્રસંગો છે. એક બીજો એક પ્રસંગો રસપ્રદ છે. બાપા 88 સાલમાં ત્યાં બોચાસન હતા અને એ વખતે બાપા પોતે ઠાકોરજી જમાડવા માટે બેઠા અને એ વખતે એક નાનો વિદ્યાનગરનો બાળક હેમંત સોનીનું નામ, એ બાપા આગળ એકદમ કાલી ગલી ભાષામાં પણ વિનંતી કરે, બાપા કે મને અક્ષરધામમાં લઈ જાજો. બાપા કે હા લઈ જશું, બરાબર ભણજે અને માતા પિતાનું માનજે અને બરાબર સત્સંગમાં આવતો રહેજે, અક્ષરધામમાં લઈ જશું. આ વાત થઈ આમ ઇન્ફોર્મલી. એમાં બાજુમાં જનમંગલ સ્વામી હતા. બાપાને કહે છે બાપા નાના બાળકો અક્ષરધામમાં જવાની વાત કરે છે, 80 વર્ષ કે ડોહ હોય અને પરવાડી ગયો, કંટાળી ગયો, બીજા લોકો કંટાળી ગયો નથી તો વાત બરાબર છે કે અક્ષરધામમાં લઈ જાજો. નાના બાળકોને શું અક્ષરધામને લઈ જવાની વાત કરે છે? પછી બાપા શું કે આ તો અત્યારથી બુકિંગ કરાવી રાખીએ ને આપણે. બાપા કે અત્યારથી બુકિંગ કરાવી રાખીએ, આ તો એડમિશન ચાલુ જ છે. જન્મકે સાહેબ કેમ એડમિશન બુકિંગ ચાલુ છે? કે હા એના માટે વિચરણ કરીએ છીએ. બાપા દેશ પરદેશ ફરે છે, અક્ષરધામનું બુકિંગ બાપા પોતે કરાવતા છે. તમારે આવું છે, તમારી સીટ રિઝર્વ કરવી છે. બાપા આવી રીતે પણ વિચરણ કરી રહ્યા છે. પેલા નાના બાળકે બુકિંગ એવું કરાવી દીધું, આજે પોતે પ્રણોતી સ્વામી તરીકે સત્સંગમાં સેવા આપી રહ્યા છે. છેલ્લો એક પ્રસંગ આપણે કહીએ, બહુ પ્રસિદ્ધ છે. બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરમાં બાપાને ભગવતચરણ સ્વામીને કંઈ કામ પડ્યું. કામ તો પડ્યું પણ નામ યાદ ના આવે, એટલે આવું ઘણી વાર બોલે. ક્યારેક ડિસિઝન નામ ભૂલી જાય કે પેલા ભાઈને બોલાવો. એટલે ભાઈને ભાઈના કેટલા હરિભક્ત ભેગા ફરતા હોય, કે કોણ કનુભાઈ, પેલા આ ભાઈ કે ના, પેલા ભાઈને આપણે સાથે ફરતા, કેટલા હરિભક્ત સાથે ફરતા હોય. પણ પછી કે પેલા પત્રની આપણી સેવા કરે સાથે, ઓ ડીસી સ્વામી એમ કહો ને, ડીસી સ્વામી. પણ હું પણ ક્યારેક વિસ્મૃતિ પણ એવી થતી હોય. એવામાં આ વખતે નામ કંઈ ભૂલી ગયા બાપા. એટલે બાપાએ પૂછ્યું કે પેલા ભાઈ છે આપણે કોણ, પેલા આણંદમાં આપણે કલેક્ટર પટેલ, કે ભગવતચરણ, કે હા એને બોલાવો મને કામ છે. ડીસી સ્વામીએ પછી બોલાવી રાખ્યા કે બાપા આસન કરી લે તમે આવો. પછી વાત પછી ડીસી સ્વામીએ વાત કરી કે બાપા તમારું નામ ભૂલી ગયા હતા. ડીસી સ્વામી એકદમ રમૂજી સ્વભાવના, એટલે બાપાને કહે છે બાપા તમે નામ નથી રાખી શકતા, યાદ નથી રાખી શકતા, કલ્યાણ કેમનું કરશો? બાપા લઘુ કરવા જતા હતા બાથરૂમમાં, બે વાર ચપટી વગાડી અને બોલ્યા કલ્યાણ તો આમ કરશું, એવા આપણે મુક્તિદાત્રી આપણે મળ્યા છે. સાંઈ બાપા તો આપણો ચપટીમાં કલ્યાણ કરી શકે એમ છે, આપણે જો બરાબર હખણા રહીએ તો. માટે આપણે સ્વામી બાપાને પ્રાર્થના કરવાની. સ્વામી બાપાએ આપણા માટે પ્રાર્થના કરી છે. સ્વામી બાપાએ તો જ્યારે પોતે વર્ણી થયા એટલે પ્રમુખ પદે આવ્યા ત્યારે બાપાએ આપણા માટે પ્રાર્થના કેવી કરી હતી? બહુ રસ, બહુ સરસ પ્રાર્થના છે. આપણે આવું સુજે પણ શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે પ્રાર્થના કરી છે, પોતે પ્રમુખ પદે આવે છે છતાં પણ આપણા માટે માંગે છે. બાપા આ વાક્ય આપણે પૂરું કરશું. બાપા કહે છે કે આપણા સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે, આ લોકમાં તેમને કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ના આવે અને સુખેથી સ્વામી શ્રીજીનું ભજન કરી અંતે અક્ષરધામમાં નિવાસ કરે તેવા આશીર્વાદ માગું છું. પછી કે જાતો આપણે આપણી બધી વાત થઈ, એનાથી પણ આગળની વાત બાબા કહે છે, વળી ભૂલે ચૂકે પણ અક્ષરપુષ્તમ મરડનું નામ લે તેને પણ આપ આપના પ્રૌઢ પ્રતાપથી અક્ષરધામ બક્ષીસ આપશો, એ મારી પ્રાર્થના છે. અક્ષરધામ બુક કરાવીને આપણા માટે ટિકિટ, આપણો આપણે ત્યાંનો માર્ગ, આપણું વાહન બધું તૈયાર કરીને બેઠા છે. આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણામાં દિવ્ય ભાવ રહે અખંડ અને આપણામાં અનિનિષ્ઠા રહે તો આપણું માટે પણ અક્ષરધામ એ સીટ પાકી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં તે સા સારું છે, પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાંડા કહેવાના, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માળા ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી. સ્વામીએ એમે પોતે ભગવાનમાં જોડાણા છે એટલે એ બાજુ લઈ જાય આપણને બધાને. તો જે બીજા બધા હતા એ મહારાજ કે જળ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં, કારણ તે સાવ સારું છે, પરમેશ્વર ભજવા બંધન થાય. હવે જો આ ભગવાનમાં જોડાઈએ તો બધું આ ખ્યાલ આવે કે આ કેવી રીતે બંધ ભગવાનમાં જોડાવામાં ક્યાં ક્યાં બંધન થાય છે, શું શું વાડું આવે છે તે ખ્યાલ આવે. તે સારું ગાંડા કહેવાના, અને એમને કોઈ પૂછે નહીં ગાંડો છે એવું બધી, પણ એ વ્યવહારમાં જોડાણા જ નહીં, એટલે જેને જે કહેવું હોય કે, પણ પોતે ભગવાનમાં જોડાણા છે. ને બીજા આ લોકમાં લઈ માંડે તેને માણસ ડાયા કહે છે, અને આ લોકમાં આ લોકના વ્યવહારમાં બધું કેટલું બધું સારું સારું કરે છે બધું, પણ એને લોકો ડાયા કહે છે. પણ પરમેશ્વર ભજવા માર્ગમાં ડાયા નથી, પરમેશ્વર ભજવા. એટલે સ્વામી આપણને પણ ટકોર કરે છે, તમે ભગવાનમાં જોડાઓ, બીજામાં કાંઈ નહીં, બીજો વ્યવહાર તો કરવો પડે આ બધું, પણ જોડાણ ભગવાનમાં થવું જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે ભગવાનની કથા તો કેવી છે, એ ચોક્યાત આવીને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે. કથા ખરેખર જો આપણે મન લઈને કથા સાંભળીએ તો ખરેખર આ બધા પરિણામ આવે, જે આપણે જાગ્રત રાખે, આપણે બીજા સંકલ્પો બંધ થાય અને ભગવાનમાં ભગવાન બાજુ જ લઈ જાય. ભગવાનની કથા તો કેવું છે, ચોક્યા તો એને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય. એટલે કથા એવી છે, મન દઈને સાંભળીએ તો બધા આ બધા ફળ મળે, તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ એક રીચિ એક રૂચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. એક રૂચિવાળા બે જ હોય તો આપણે તો કેટલા બધા છે, ભાઈ એક આ રૂચિ ભગવાન બાજુ અને ગમે એક રૂચિવાળા જે હોય એ નિશાન પાડે, અને બીજા હજારો હોય, બીજા અનેક મત હોય, જુદી જુદી રૂચિ હોય, જુદા જુદા તાણાવાણા હોય, એ હજારો ને લાખો હોય તો કોઈ કામના નહીં, પણ બે જ એક રૂચિવાળા હોય તો આપણે બધા કેટલા બધા છીએ. પણ રુચિ અહીંયા મહારાજ સ્વામી કહે છે આ રુચિ જુદી પ્રકારની, એક ધારા અને અરસપરસ હેત હોય, મહિમા હોય તો એક રુચિ થાય. આપણે જે સમજીએ છીએ એમ એક રુચિ નહીં, આપણે ખાવામાં પીવામાં બીજા તવામાં એક રુચિ થાય એ કોઈ કામનું નહીં. ભગવાન બાજુ લઈ જાય તે અને એમાં હેત થાય, પ્રીત થાય, એકબીજાની મહિમા સમજીએ એક રુચિ હોય, એકબીજાની મહિમા સમજવામાં બધું ઘણો ફેર પડે. તો એકબીજાનું મહિમા સમજાય તો એક રુચિ થાય. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી છે, ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ ભ્રમરૂપ કરવા છે. જો સ્વામી કહ્યું ભૂત છોડતું નથી, ભૂત કોઈને વર્ગે એટલે એને હેરાન હેરાન કહી નાખે, તો સ્વામી કહે અમે કેમ છોડીએ? તો ભગવાને પોતાના ભક્તને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે, અને ગમે એમ તમે છટકી શકો નહીં. જો ભગવાનના હાથમાં આવ્યા, ભગવાન શરણ, ભગવાનની ગરજ રહે તો તમને ગમે એમ કરીને તમને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે, એ સ્થાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુ વિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. એટલે સારા કામમાં 100 વિઘ્ન થાય એ ખબર છે. સારું કામ કરવું હોય તો બીજું નબળું ને જેમ ગમે એમ કામ કરવું હોય એમાં વિઘ્ન નહીં, એમાં પોતે બીજા વિઘ્ન કરાય એને ટાળી નાખે. પણ એટલે પણ સારા કામમાં એમાં ખાસ સ્વામીનું મત એ કે ભગવાન ભજવામાં સારા કામમાં સ્વામીને માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. જો સ્વામી માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવારો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, એકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામી કહે એ બધું બહુ ખપ હોય ત્યારે આ ભગવાનને માર્ગે ચલાય, નહીં તો બીજા બધાના સંગે અને રાગ રંગે એમાં ભરી જાય. આપણે દેહ ભાવ છે એટલે સેજે ઉતરતો ઢાળ આપણે ખપી જઈએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પૂર્ણ સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્ણ સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું. ત્યારે પૂર્વ સંસ્કાર તો તે શું છે, આજથી ક્રિયા કરીએ ને આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. એટલે પ્રત્યક્ષની વાત કરી, પૂર્વ સંસ્કાર એટલે ગયા જન્મના 10 જન્મના એવું નહીં, એ તો બધું ઠીક છે, એ રીતે પણ આપણે સમજીએ છીએ. પણ સ્વામી કહે કે પૂર્ણ સંસ્કાર આપણે આજે ક્રિયા કરીએ એનું ફળ કાલે જ મળે, તો માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. મોટાનો સમાગમ અનંત જન્મનું બધું સાટું વારી નાખ્યું, અત્યારે આપણે મોટા પુરુષનો સમાગમ છે એટલે બધું ઘણું પૂર્વ થયું. ઘણું પૂર્વ એટલે બધું પૂર્વ જન્મના કહ્યા છે, પૂર્વ જન્મ આપણે 10 જન્મ 20 જન્મનું પૂર્વ કહીએ છીએ, પણ સ્વામીના જોગ થયો તો ઘણું પૂર્વ કહેવાય. એટલે બધું ટળી ગયું, ભાઈ કાંઈ રહ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખીએ, ઉધો સંત સુખી રહે સંસાર મેં, રાજા બી દુખિયા અને રંક બી દુખિયા, ધનપતિ દુઃખિત વિકાર મેં, વિના વેગ ભેગ સબ દુખિયા, છૂટા તર અહંકાર મેં દેહ ભાવ છે દેહ એને લીધે આપણે ખેંચાઈએ છીએ વ્યવહાર બાજુ અને ભગવાનથી નોખા પડીએ છીએ. તો આ સ્વામી કહ્યું કે આ વાત જાણી રાખી, રોજ યાદ કરી. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખી બી દુઃખિત વિકાર બી, વિના વેગ ભેગ સબ દુખિયા. આપણને પણ આ લાગુ પડે, વિના વિવેક આપણે જો આ સમજણ ના હોય તાળાવરી ખેંચાઈએ અને આપણું જીવન ખોઈએ, બરબાદ કરીએ. વિના વેગ ભેગ સબ દુખિયા છૂટા તન અહંકારમાં, આપણા દેહ ભાવ થાય હું હું હું એવી ભાવના રહે અને પોતા તરફ ખેંચે બધાને. એટલે એ વાત જાણી રાખી કે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને છીએ, તો બધું એ બધું કામમાં નથી આવતું. ખરેખર ભગવાનના ભક્ત છીએ એવું આપણે સમજીએ અંતરથી, ઉપર ઉપરથી નહીં, ઉપર ઉપરથી. આ બધું છૂટા તન અહંકારમાં આ દેહ ભાવ છે એટલે આ દેહમાં ખેંચાઈએ આપણે, અને એનું મહત્વ, એનું જતન, એની બધી રાખરખાટ આપણે બધું કરીએ છીએ. એટલે આવી રીતે આપણે દેહ ભાવ છે તે દેહમાં ખેંચાઈએ છીએ. માટે સમજણવાળાને સંત કહે છે, માટે સમજણવાળાને સંત કહે છે. સમજણ હોય, સમજણથી બહુ કામ થાય. સમજણ એક સાધન છે, એટલે એવી સમજણ કેળવીએ કે જેને કહીને આપણા જીવનનો બેલેન્સ થાય. વ્યવહાર પણ કરવું પડે, પણ વ્યવહારની મહત્તા જેટલી હોય એટલી જ આપવાની. અને ભગવાન સંબંધી, જેમ ભગવાન સંબંધી બધી ખૂબ મહત્વ આપવાની, એ જ કામનું છે, એ જ સાચું છે. તે અંબરીશ પ્રહલાદને જનકાદિક રાજા હતા, પણ જે અંબરીશ પ્રહલાદને જનક રાજા હતા, પણ તો તે સાધુ કહેવાય છે એમ સમજવું. બધે સાધુ કહેવાય એને કંઈ કે ભગવાનનું તાન, ભગવાન પ્રધાન. હવે આ બધા રાજાઓ હતા, પણ નહીં તો રાજા હોય તો કેટલું બધું તંત્ર, કેટલું મોટું પોરું હોય. આપણે એક ઝૂંપડપટ્ટી હોય તો કેટલું બધું પોરું હોય. તો આ તો રાજા છે, પણ તે સંત કહેવાય એનું કારણ ભગવાન પ્રધાન હતો જીવનમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, એ ખરીને પૂછ્યું છે, આવો જોગનારને કસર રહી જાય તો કેમ થશે? સાચી વાત છે, તો કસર તો કાઢી બહુ મુશ્કેલ છે. એટલે મારડનું જોગ થયો, ગુણાતીતાનસન જોગ થયો, મોટા એકાંતિકનો જોગ થયો, પણ તોય કસર રહી જાય તો કેમ કરશું? તેનો ઉત્તર કર્યો છે, જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. આપણે તો ગમે એટલા પૂર્ણ દાન અનંત જન્મથી સાધના કરી છે, પણ આવો જોગ મળ્યો નથી. એટલે એ જોગ થતા તો સ્વામીએ કહ્યું કે જેને આ જોગ આપ્યો છે એ જ કસર ટળાવશે, એટલે આપણે ચિંતા નથી. ચિંતા એટલી કે ભગવાન સામું દ્રષ્ટિ રાખી અને બધું કાર્ય કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન ભેળા રહ્યા અને ખોટું રહી ગઈ તે શા કારણથી? જે આ સાધુના

રાખે છે એ જ આપણને મહિમા કહી શકે. બીજા અને ભગવાન પોતે પોતાનો મહિમા કહે નહીં. તો એ કસર ઝીણી વાત બધી છે, એ કસર રહી જાય તે કેમ કરશો? તમારે કે આ સાધુના સમાગમ વિના, સાધુ બધી વાતે પૂરા છે, એ બધું કરી આપશે, ઠેઠ મોક્ષ મારાના ચરણમાં બેસાડી દેશે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે. અનેક રીતે ભગવાન જેવા સાધુ પાસે રહેવાતું નથી, એટલે આપણને સમય નથી, એટલે એ જોગ દુર્લભ છે, એટલે એમનો સમાગમ ક્યાંથી રહે? સ્વામી એક અને આપણે અનેક, એટલે ઘણી બધી વાતો છે કે જેને કરીને આવું જોગ રહેતો નથી. પણ જોગ કર્યા એના કસર ટળશે જ નહીં. ભગવાન જેવા સાધુ જે પણ તેની પાસે રહેતું નથી એ મોટી ખોટ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે, હવે તો મારા સાધુ દ્વારે દર્શન થાય છે, આપે છે ને વાતો કરે છે ને મારું મૂર્તિ દ્વારે દર્શન આપે છે. બધું જ ભગવાનનો જોગ આપણને થયો છે એ એવું મનાય, કેમ કે આ સાધુ એવા સમર્થ ભગવાન જેવા જ છે, એટલે ભગવાન જેવા, એટલે અને બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ અનાદિના છે તે ભગવાન જેવા સમર્થ છે, એમના જોગમાં રહે એટલે કાંઈ બાકી રહે નહીં. હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે. સ્વામી પોતાની વાત કરે છે કે હવે સ્વામીનો મહિમા કોણ કહે? મહારાજ કહું અને પણ બીજા બધાને ઘણાને બધાને રહી જાય તો મહારાજ ચોખ્ખું કહ્યું, સ્વામી કહું હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે ને મારી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. મૂર્તિ એટલે આપણે જે મંદિરમાં હોય, મંદિરમાં મધ્ય મંદિરમાં બધી એ દ્વારે આપણને દર્શન આપે છે. પણ બધું સમજવાનું છે એ સ્વામી દ્વારા જ બધું થશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ પણ 50 કોટી જોયન પૃથ્વીમાં આવા સાધુ નથી. જ્ઞાતિ હોય માયા પરના સાધુ છે, બીજા બધા માયામાંથી ઉત્પન્ન થાય, માયામાં લીન થાય, એટલે એ જોવા જઈએ આખી પૃથ્વી કેટલું મોટું કાર્ય છે. જો આ કાર્ય જોવા જઈએ તો બધું બહુ મોટું મોટું લાગે, પણ કારણ છે આ જે સ્વામી કહ્યું 50 કોટી જોજનમાં આવા પૃથ્વીમાં આવા સાધુ નથી. એટલે કારણ જોઈએ તો બધું આપણે સમજાય, પણ કાર્ય જોવા જોઈએ તો આ પૃથ્વી તો કેટલી મોટી લાગે, કેટલું બધું આશ્ચર્ય છે, તે એ બધામાં આપણે એટલે કારણ પકડવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા પરોક્ષ થયા પછી આજની પેટે પોતાના આશ્રિતની ખબર રાખે છે, રાખે કે ના રાખે? એટલે મોટા પરોક્ષ થયા, એટલે પરોક્ષ થયા એટલે પોતાના ધામમાં બિરાજી ગયા, એટલે એ રીતે પરોક્ષ. બાકી તો ભગવાન અખંડ સત્સંગમાં પ્રગટ જ છે.
मोटा

વૃક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રયથી ખબર રાખે કે ના રાખે. હવે પરોક્ષ થયા એટલે ધામ ગમન, એ પોતાના ધામમાં ગયા એટલે પછી જે એમના શિષ્યો હતા એમની ખબર રાખે કે ના રાખે, એવો પ્રશ્ન છે. તેનો ઉત્તર કર્યો છે, મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે. પરોક્ષ અનેક રીતે આપણને લાભ આપે છે અને પરોક્ષ થતા જ નથી. બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે. જો આ બધું સૂક્ષ્મ છે, આપણને જણાય નહીં, આપણી તો મોટી દ્રષ્ટિ રહે એટલે ઇધર તિધર બધા વિરાઈ જઈએ આપણે. પણ જો મહારાજમાં સ્વામી કહું કે મોટા ક્યાં પરોક્ષાય, હવે શાસ્ત્રીમાંના વચન છે, ભગતજીમાં ધામમાં ગયા ત્યારે રામજી ભટ્ટે કહું સ્વામી હવે પૃથ્વીનું મંગલ ગયું, ત્યારે શાસ્ત્રીમાં જ એક વાક્ય બોલ્યા તે અખંડ આપણા કાયમ માટે રહે એવું છે. સ્વામી કહું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. ભગવાન પ્રગટ ના હોય તો આ પૃથ્વીનું તંત્ર અને આ બધું આજે આપણને દેખાય છે, આપણે ઊંડા વિચાર કરતા નથી. એ તો જે આપણે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, જો આપણે જોવા જઈએ કે આપણા આશીર્વાદ કેટલા છે એમને, કેવી રીતે છે, એ બધું જોવા જઈએ તો આપણે કોઈ દિવસ દુઃખી મનાય નહીં એવું છે. મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે, બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માની સ્થિતિ કેમ રહે. જો ખબર ના રાખે તો હવે સ્વામીએ કહ્યું મુક્તાન સ્વામીના કીર્તન, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એવું છે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એ ખૂણામાં ક્યાંય સંતાઈ રહે. અને કંઈ એનું કામ જ નથી. આપણું પીએચડીનું વર્ગ હોય, પીએચડીનું ક્લાસ ચાલતું હોય ને બધા એકડિયા બે ઘડિયા બધા ભરાઈ જાય તો એને સુખ ના આવે ને આપણને ના. એટલે સ્વામીએ બધું રાખ્યું કે પોતાના ભક્તો, પોતાના હેતવાળા અને પોતાને જે પોતે એમ મૂર્તિમાં જોડાયેલા હોય એની ખબર રાખે. બીજો ખબર રાખે ને ના ખબર રાખે એવું નથી, પણ બધાની ખબર રાખે. પણ ક્રમવાર જે જેને જેટલું જરૂર હોય. અને એકવાર મહારાજ સાબત્રા ગામમાં હતા, બિરાજતા હતા અને બધા તૂટી પડ્યા, ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે, અને બધા જોરશોરથી આવવા લાગ્યા. પણ પછી મહારાજને દર્શન કર્યા, આવા ભગવાન હતા હશે, પછી બધા રવાના થયા પાછા ગયા. પછી 330 હરિભક્તો હતા જે મહારાજને જાણતા હતા એ રહ્યા, બીજા બધા જતા રહ્યા. અને 30 હરિભક્તોને મારે પોતાના સ્વરૂપની વાતો કરી અને ખૂબ સુખ પામ્યું, જ્ઞાન આપ્યું, સમજણ આપી. તો જો સહેજ આપણે આપણા ક્લાસમાં, તમારા ક્લાસમાં બીજા બધા બાળ મંડળ તમારે ઘૂસી જાય તો સહેને સુખ ના આવે તમને. એટલે જે જેની કક્ષા પ્રમાણે મહારાજ અને મહારાજને રવાના કરવા જતા બધા બધાને, કેમ કે એ તો પરચા પરચીમાં માલ માનતા હતા
એટલે એ બધું જોયું નહીં, એટલે જતા રહ્યા. અને મારે 30 જણનું જ કામ હતું, બીજા કોઈનું કામ નહોતું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. હવે આ વિચારવાની વાત છે, નહીં તો એમને એમ તો બધું જતું રહે ખાલી ખાલી. પણ વિચાર કરે, કોટી તપ કરીને, કરોડો તપ કરીને, હવે એક ઉપવાસ કરવો હોય તો ભારે પડી જાય છે. અને કરોડો તપ કરીને વાત કરે, અને કોટી જપ કરીને, મારા ફેરવે જ રાખો, ફેરવે જ રાખો. આ 18,000 મારા એ તો આપણે ફેરવીએ છીએ, એ ભગવાન સ્વામીની આજ્ઞા છે, એટલે એનું ફળ મળે. બાકી તો મારા ફેરવે રાખો, ફેરવે રાખો, કાંઈ ન મળે. કોટી વ્રત કરીને, તમે તીર્થમાં જઈને વ્રતો કરે, આ કરે, અને આમાંય સાધનો બધા કરતા હોય છે, કડક સાધનો, પાર લાવે એવા સાધનો કરતા હોય. ખોટી વ્રત કરીને, ખોટી દાન કરીને, હવે કરોડો રૂપિયા દાન કરીને, અને ખોટી યજ્ઞ કરીને, અને ખોટી યજ્ઞ કરોડ, એક યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કર્યું હોય તો આખી કેટલું બધું દાખલો કરવો પડે. અને એવા અશ્વમેઘ યજ્ઞ યા કેટલા યજ્ઞો છે એ બધા બધું કરીને પણ તમે જે ફળ મૂળ ભગવાન સંત મળવા જોઈએ, એ આપણને મળ્યા છે, અને સહજ મળ્યા છે. આપણે દાખલો કરવો પડે નથી, એટલે જો દાખલો કરવો પડે હોત તો આપણને ખબર, મહિમા ખબર પડે. પણ કાંઈ દાખલા કર્યા એના સહજ મળી ગયા છે, એટલે એનો જેવો છે એવો મહિમા સમજાતો નથી. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી મહારાજ હંમેશા કહેતા કે શાસ્ત્રી મહારાજ, હે શાસ્ત્રી મહારાજ, આપની કથણીમાં રહેવાય, સદાય રહેવાય. અને પછી તરત જ સ્વામીએ કથણી, બીજી કથણી નથી, દેહની કથણીને આવી, પણ સ્વામી કહું યોગી અપાય, તરત જ આ કહું કે તમારા હરિભક્તોમાં દીવ ગમે તેવો હોય પણ દીવ ભાવ રહે એવા આશીર્વાદ આપજો. અને તુલસી જાકે મુખનસે ભૂલે નિકસે રામ, એ સાખી સ્વામીને બોલ્યા કે જો તુલસીદાસ કેટલો મહિમા હતો રામનો, તો આપણે તો પ્રગટ પુરુષોત્તમ મહારાજ મળ્યા છે, એટલે કેટલો મહિમા હોવો જોઈએ હરિભક્તોનો. પછી સ્વામીએ કહ્યું કે હે શાસ્ત્રી મહારાજ, અમે તમારી જાહેરાત નહીં કરીએ, તમે રાજી નહીં થાઓ. તો એ આપણે પ્રમુખ સ્વામી મહારાજનું અત્યારે શતાબ્દી ઉત્સવ થાય છે, એમાં આ એક ખરી ખરી તક છે. પછી આવી તક નહીં આવે તો એ જાહેરાત કરવાની. અનેક રીતે આપણે જે પહેલાં તો મુખોમુખ ને વાત કરીએ, કોઈને પણ વાત કરીએ, તે બધી એ મોટી વાત છે. પછી શાસ્ત્રી મહારાજ યોગી બાપા કહું, હે શાસ્ત્રી મહારાજ, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ તમારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય એ બુદ્ધિ આપજો. જો ગુરુ તુલ્ય, એટલે આપણે આ સત્સંગમાં જ્યારે બધા આવ્યા સત્સંગ,
શાસ્ત્રીમાં હે શાસ્ત્રીમાં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, એ મેં રાખશું તમે પાસે બેસાડશો, નહીં રાખીએ તો નહીં બેસાડો, એ બધી વાત કરી છે. એટલે હરિભક્તોમાં આપણે સંતોમાં ભક્તોમાં બધા અરસપરસ ખૂબ દીવભાવ રાખવું. અને યોગીઓ પણ કહું કે નિર્દોષ બુદ્ધિ એ જ આપણી સેવા છે, સેવામાં ગણી નાખી એ જ આપણી સેવા છે. એટલે આ સેવા હાથે પગે બધું હાથ પગ હલાવીએ એ સેવા કરીએ એ તો બરાબર છે, પણ ખરેખરી સેવા તો આ છે, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખી એ આપણી સેવા છે. એટલે જે શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સાઈન સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. ખરેખર સ્પર્શ થઈ ગયો એટલું જ, કેમ કે પછી એ બધું હેન્ડલ કરી લે છે, બધી પોતે જોગ આપે છે, એવા સંતનો જોગ આવે અને આપણે ઉગારી લે. અને જોગ આપી એકલાને નહીં, સમૂહમાં હજારો જણને જોગ આપે. એટલે આપણે આપ પ્રમુખ સાઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા એ બધાને જેને સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. તમે માનો કે ના માનો, પણ એ બધી એમની પરંપરા એ પોતે જ એ ગોઠવણ કરે કે આપણે આગળ ને આગળ લઈ જાય અને મોક્ષના અધિકારી બનાવી દઈએ. એટલે આપણે બધામાં દીવ ભાવ રાખવો જોઈએ. યોગી પણ અને શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત, આ મર્મની વાત કહી, આ જે જાણે શીખે સાંભળે અને એ દી એ મગન થઈ જાય છે. આઠે પોર તેનો આનંદ માનતો નથી. જો હવે આપણે સદાય સુખિયા રહેવા હોય તો મહારાજે કહ્યું કે આ મર્મની વાત, આ બધા હરિભક્તો સંતો દિવ્ય છે, આ મર્મની વાત. એમાં જો આપણે તો અખંડ દીવ ભાવ રહે, જગ જીતી જાય છે અને બધી કંઈ બાકી રહે નહીં. એટલે આપણે આ આ પર્વે ગુરુ પૂનમ, યોગી આપણે કહું કે ગુરુ પૂજન શું, ગુરુમાં દીવ ભાવ અને નિર્દોષ ભાવ અને દીવ ભાવ રાખવો એ જ ગુરુ પૂજન છે. તો આપણે આપણે આ બધું ગોર ગોર આવીને ઊભું રહે, ગુરુ જ બધું સર્વસ્વ છે. ગુરુને દીવ ભાવ રાખવું એ વાત આવી. અને શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સ્વામી મહારાજમાં દીવ ભાવ અખંડ રહે એ જ પ્રાર્થના.

એક વખત ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજતા હતા અને આમ વાતો કરતાં કરતાં આમ સહેજ બહાર સભા મંડપની બહાર નજર ગઈ તો ત્યાં તો ગિરનાર પર્વત નજીક છે એટલે ગિરનાર દેખાયો. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનારની અંદર જેટલા ઝાડ છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય અને આપણે ત્યાં હોય એટલે કે આપણે એના માલિક હોઈએ અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. એક વખત એનાથી આગળ જઈને વાત કરી કે આ ગિરનાર પર્વત છે એની અંદર જેટલા પથ્થર છે એ બધા જ પથ્થર ચિંતામણી હોય અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. આ વાત લગભગ તમારામાંના ઘણા બધા જાણતા હશે. અમારા રમેશભાઈ જેક્સનથી આવ્યા છે, એમણે નવા છે, એમણે કદાચ આ વાત નહીં સાંભળી હોય. બાકી ભાગ્ય તમારામાંના કોઈ એવા છે કે વાત નહીં સાંભળી હોય. પણ શ્રીજી મહારાજ એક વાત કરી છે કે ફક્ત સાંભળવાથી કામ નહીં થાય, સાંભળવું જરૂરી છે, એ પહેલું સ્ટેપ છે, તો પછીનું સ્ટેપ આવે છે મનન. થોડોક વિચાર હોવો જોઈએ, નહીં તો સમજાય જ નહીં. આવી તો હજાર શિબિર કરો ને તો ત્યાં જ રહીએ આપણે, એ શ્રવણમાં જ રહીએ. પણ મનનમાં જવાનું તો વિચાર કરવાનો કે શું કહ્યું આમાં. હવે આ કલ્પવૃક્ષની વાત આપણે જવા દો હમણાં, પણ જે ગિરનાર પર્વત છે ને ચિંતામણીની વાતે જવા દો. પણ ગિરનાર પર્વત જે સ્થિતિમાં અત્યારે છે, આજે પહેલાં જૂનો નહીં, આજની તારીખે જે છે, અને કોકને આપી દે કે જાઓ ગિરનારના ઝાડ બધા તમને મફત આપ્યા તો એ અબજોપતિ થાય કે ના થાય. પણ હવે સહેજ આગળ વધો વિચાર કે એ ઝાડ બધા સાગના હોય તો, સાગ એટલે પેલું ટિમ્બર કહે છે તે, એનો ભાવ શું છે ઘનફૂટનો? 1500 રૂપિયા કે કંઈક 1000 રૂપિયા એવો ભાવ છે. પણ એ પેલા સીસમ હોય તો, બ્લેક પેલું લાકડું આવે છે ને સીસમ કહે છે ને, એ હોય તો સીધો ડબલ ભાવ. પણ સુખડ હોય તો, સેન્ડલવુડ, સેન્ડલવુડ 800 રૂપિયા કિલો છે. હમણાં બેંગ્લોર મેં પૂછ્યું, 1 કિલોના 800 રૂપિયા લો, એ હોય તો. જો આ વિચાર આવ્યો, કલ્પવૃક્ષ આપણે જોયું નથી પણ અહીં સુધી જ આપણને ખબર છે તો આપણને એ વાતની વધારે અસર થાય. તમારો વિચાર નહીં હોય ને તો આ વાત તમારી નહીં બને, એ ગુણાતીતાનંદ સ્વામીની રહેશે. એટલે પહેલો આપણે થોડોક વિચાર, તમે બધા તો ભણેલા, કેટલા મોટા ભાગના તો ભણેલા છો અને બધા મોટા તો થયેલા જ છો, તો વિચાર પોતાનો હોવો જોઈએ. તો આવો થોડોક વિચાર આપણે કરવાનો. તો એટલી મોટી આ વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. હવે બીજો વિચાર કરો કે આ તમને બોલી ગયા છે એવું છે. 500 પરમહંસોમાંથી થોડાકની વાત તમે જાણો છો કે નહીં? ભલે આવું તો બધાને નહોતું. બ્રહ્માનંદ સ્વામીને કેવું હતું? બ્રહ્માનંદ સ્વામી એ મહાકવિ હતા, ધ્રાંગધ્રાના મહારાજા, જામનગરના મહારાજા, ભાવનગરના મહારાજા, બધાએ એને રાજકવિ તરીકે સ્વાગત કર્યું છે. અને સાધુ થયા પછી ગાયકવાડ સરકાર, એણે આમંત્રણ આપ્યું કે હજુ તમે આવો તો તમને રાજકવિ તરીકે રાખીએ અને તમને મોટો મ્યાનો આપશું, નોકર આપશું, આટલો પગાર આપશું અને આ સ્ટેટસ આપશું. અને એક આગળ આવ્યો તો પેલો મહારાજ પાસે કેર ઓફ કરીને, એટલે મહારાજે ખોલ્યો અને બ્રહ્માનંદ સ્વામીને કે તમારું મોટું આમંત્રણ આવ્યું, જાઓ હવે, અમે જ કશું આપવાનું નથી. મહારાજ તો ઉલટું હોય એ લઈ લેતા હતા અને એમાં તકલીફ કરતા હતા. તો બ્રહ્માનંદ સ્વામી આગળ વાંચ્યો અને બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા એ ખબર છે કોઈ? બ્રહ્માનંદ સ્વામી કે જે મોઢાથી પાન ચાય ને એને કોલસા ના ચવાય, આ કોલસા છે. અને બોલ્યા નથી, વર્ત્યા છે કે નહીં, ગયા છે ત્યાં કે નહીં તો છોડે. કહેવાની વાત શું છે કે આ જાણીએ તો આપણને સમજાય, ભલે આપણે એવી પરિસ્થિતિ નથી અત્યારે, આપણને કોઈ આમંત્રણ આપતું નથી, પણ આપણને થોડું ઘણું કંઈક આમંત્રણ આપતું હોય અને એને કારણે આપણે ગૌણ કરી નાખીએ. તમને એવું નથી કહેતા કે તમે સાધુ થાવ, એવું નથી કહેતા, પણ પહેલો તમારો સત્સંગ તો વ્યવસ્થિત કરો. એ થાય કે ના થાય,
સાધુ થવા નથી, પણ તમે ગ્રહસ્થ છો તો ગ્રહસ્થ તરીકે વ્યવસ્થિત ગ્રહસ્થ નહીં થવાનું તો શિબિર શાને માટે કરવાની? શું કરવાનું? તમે ભેગા કરીને ખાલી એમને બધા ભેગા થાય જેવું ખાલી ફોર્માલિટી કરવાની છે લગ્ન ત્યાં? આ બધી બર્થડે પાર્ટી છે, કંઈક આગળ વધારવાના છે કે નહીં? તો થોડુંક તો થાય કે નહીં? પણ એ નથી થતું સાથી, આપણે વિચાર નથી કરતા. આવજો, બ્રહ્માંડ સ્વામીનો પ્રસંગ નથી જાણતા, એવું તો કેટલું જાણીએ છીએ. બધા ફૂલ પડ્યા હોય, એક ફૂલ પેલા ખૂણામાં પડ્યું હોય, એક ખૂણા ખૂણામાં પડ્યું હોય, એ કંઈ ઉગ્યું એનો દોરાય હોય, સોયો હોય અને બધું હોય, એમને હાર બની જાય? એ તો તમારે વીણી લાવવા પડે, પછી બધો સારો બનાવવો હોય તો વ્યવસ્થિત ગોઠવવા પડે, પછી બધું એને સિમેટ્રી જાળવવી પડે, લાલ તો લાલ, પીરું તો પીરું, બધું કંઈક કરવું પડે ને. તો એ આપણા પર છે, એ તો ચિત્ર ખડું થાય, એકવાર એ ખડું થઈ ગયું પછી કાંઈ નહીં કહેવું પડે. એટલે આ વાતો આ કરી છે, અને વાતો કરી છે એવું નથી, જેણે વાતો કરી છે વર્ત્યા છે, અને કેટલાકે વાતો નથી કરી એવી છતાંય વર્ત્યા છે. તો એ જાણવાનું આપણે. અને જૂની વાત જવા દો, આજે છે, ચલો આજે તમારી અંદર કેટલાક બેઠા છે અને એ રીતે કરે છે. તમે કેટલાકને ઓળખો છો અને કેટલાકને નથી ઓળખતા, અને કેટલાકને ઓળખતા છો કદાચ ડિટેલમાં નહીં ઓળખતા, અમે નથી ઓળખતા. બોલો, આ તમારો સુરેશભી છે, મહાત્મા આપણે કહીએ છીએ તે. મેં એવું સાંભળ્યું કે લગભગ 20 વર્ષથી એક દિવસ ચેષ્ટા ચૂક્યા નથી. અમારે સાધુઓને લેસન લેવા જેવું છે. બોલો, એક દિવસ એવો નથી જ્યારે વતનામૃતને વાતો ના વાંચી હોય. એટલું થોડું મંદિર થોડું છે, 20 વર્ષથી ચેષ્ટા બોલવી એટલે શું? રાત્રે ચા અમર છે કેટલાક સંતો નથી એવું નહીં, તો આ જાણવું જોઈએ. સમાગમમાં પછી એ છે તો જો એ કરે એ કહેવા નહીં આવે, પણ આપણે શોધવાનું. તો આવા તો ઘણા બધા જ, પેલો કાલ ચિમનભાઈ મળ્યા, પેલા સર્વજ્ઞ સ્વામી હતા, એ માણસ 7 મહિનાથી દાણાપાણા કરે છે. કોને માટે કરે છે? આ મંદિર માટે. વિનુભાઈ, આ મંદિર થાય ત્યાં સુધી દાણાપાણા કરવાના જ, અને દાણાપાણા અમે જે કરીએ છીએ ને એના કરતાં વિશેષ કરે છે. એને નવું પોતાની ફોર્મ્યુલા કાઢી દાણાપાણાની. એક દિવસ સંપૂર્ણ નિર્જરા ઉપવાસ, ટોટલ 11 કલાક કામ કરે છે એનું, પાછું અહીં રસોડાનું તમારે કરે વધારાનું. અને બીજે દિવસે સવાર લીંબુનું પાણી લે છે, બપોરે કંઈ છાશ લે છે, અને રાત્રે દૂધમાં કેરા પલાળીને પેલું ક્રશ કરીને લે છે. બસ કાલ મને રાત્રે વાત કરો, હવે ક્યાં ઘેર જઈ અને પછી દૂધને કેરા લઈ લઈશ કે લે, અને હવે આજે જમશે. પરમ દિવસ નિર્જરા હતો, ગઈકાલ આટલું લીધું, આજે જમશે. 7 મહિનાથી કરે. ત્યાં રૂડાસ્વામીએ કહ્યું કે ડૉક્ટર સ્વામીને પૂછ, એ કહે તો કર. પછી મેં પૂછ્યું એને, મેં કહું તબિયત કેમ રહે છે? કે ઓલ રાઈટ. મેં કહું કામમાં કંઈ તકલીફ પડે છે? કે જરાય નહીં. મેં કહું વજન ઘટી ગયું? કે 5 કિલો ઘટ્યું છે, 5 પાઉન્ડ, કિલો નહીં 5 પાઉન્ડ. મેં કહું કંઈ વાંધો નહીં, થોડું વેટ ઓછું સારું, કશો વાંધો નથી. કંઈ ઘણા વેટ બધા ઘટાડવા પ્રયત્ન કરે, ચાલે છે. લ્યો, જો કંઈક તકલીફ હોત તો આપણે કહો કે ના કરું, બરાબર છે, ચાલે છે, ચાલે છે, તો ચાલવા દો. કહેવાનું શું છે કે કરે છે. તો આવા ઘણા બધા છે, કોઈ તપ કરે છે, કોઈ ત્યાગ રાખે છે, કોઈ સેવા કરે છે. આ અમારું બટુક ભી છે. કોઈ એક એક દિવસ એવો નથી કે જ્યારે મંદિરમાં ના આવ્યા હોય. મારા જાણવા મુજબ, મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે, રોજ આ આરતીમાં જરત થઈ જાય. ખેલ હજુ થોડા રહેશે, ઘરથી કાઢી પડે. કોણ? કેટલાય એક ભાઈ આવ્યા મને ગ્રહણ કહો, રવિવારની સભામાં આવ્યા, મને ભાષણ, મને ઉપદેશ આપવાનું કહ્યું. મને એની ખબર હતી કે એ દાદર સ્ટેશને ઉતરે છે, મંદિર આગળથી પસાર થાય છે અને નોકરી કરવા જાય છે. મેં કહું તમે મંદિરને ઘસાઈને જાઓ છો, મંદિરમાં પગ મૂકો છો? હું ગમે તેટલું ભાષણ કરી તો છોકરો નહીં માને, અને કદાચ મને આ પાડશે તો મારું ભૂસાઈ જવાનું છે. તમને જુએ, તમે મંદિરને ઘસાઈને જાઓ છો અને મંદિરમાં આવતા નથી. મેં તને મોડે કહ્યું, મેં કહું તમે પહેલું શરૂ કરો, મારે કહેવાની જરૂર જ નહીં પડે, છોકરો આવતો થઈ જશે અઠવાડિયે. કહેવાની વાત શું છે કે આવું કેટલાક કરે છે, કેટલાક નથી કરતા. તો આ બધું આપણે જાણવાનું છે. એટલે આજનો વિષય શું છે કે સમય કાઢવાનો છે. તમે જુઓ દુનિયાની અંદર, આપણે મોટો પ્રોજેક્ટ લઈને બેઠા જ છીએ, અને આ પ્રોજેક્ટ તો હમણાં જ ધારો કે તમારે છે, પણ એ સિવાય મોટો પ્રોજેક્ટ આપણો છે. આપણે શું કરવાનું છે? હું એક વાત બોલું છું, પછી એ છે એને વાતને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને જેને આવડતું એને હાથ ઊંચો કરવાનો, પછી એને જેને પૂછ્યું એને બોલવાનું. આ આપણે તો બસ હવે ખાલી જગ્યા પૂરો, બોલવાનું નહીં. ભાઈ હરેશ, આવડતું હોય તો હાથ ઊંચો કરો. ભાઈ આપણે શું નામ? નિલેશભાઈ. લે નિલેશભાઈ કહો. હા, તો એ બધાએ કરવાનું છે.
અમારે સાધુએ કરવાનું છે અને તમારે એ કરવાનું છે. તો એ પ્રોજેક્ટ માટે આવ્યા છીએ, એ પરમાનન્ટ પ્રોજેક્ટ છે. એટલે કે અક્ષરધામમાં જવું છે એટલે આપણે અક્ષરરૂપ થવાનું છે, એ મેઇન પ્રોજેક્ટ છે. હવે એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે હમણાં અક્ષરધામ જવા દો, ચંદ્ર લોક લો 300,000 માઇલ દૂર, તો એ કેટલું એ લોકોએ કર્યું છે કહો, એનો સ્ટડી કરો. તમારામાંથી જે થોડા ભણેલા છે અને જે ફ્રી છે ને, ચંદ્રલોકનો આખો પ્રોજેક્ટ એ લોકોએ કર્યો, તો બહુ ડિટેલ તો બહાર નહીં આવે, પણ એ લોકો કેવી રીતે તૈયારી કરતા એ વિચારો. પેલા લુલા આવ્યા હતા ને, લુલા હમણાં ભેગા થયા હતા ક્યાંક, અહીં જ છે ને, અહીં ત્યાં પેલી ફંક્શનમાં ભેગા થયા હતા, એને પૂછો ને, એ એસ્ટ્રોની ટ્રેનિંગ આપે છે, એને પૂછો અને ભાષણ કરાવે, એને ખબર પડે કે અક્ષરધામની ટ્રેનિંગમાં શું કરવું પડે.

એટલું ડિસિપ્લિન. તો આપણે અક્ષરધામમાં જેવું હોય કેટલું ડિસિપ્લિન કરવું પડે, એ બધું ઓટોમેટિક આવશે. તો કહેવાની વાત શું છે કે આ બધો વિચાર છે. પહેલે દિવસે આપણે જે વાત કરીને જે પ્રવચન હતું કે ધ્યેય જો નક્કી થાય ને ટાઈમ નીકળશે. હમણાં કહ્યું ને આગળ ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. ધંધા તો રહેવાના જ છે, પણ એમાંથી એ ટાઈમ કાઢવાનો છે અને કાઢ્યો છે. જનકની વાત સાંભળી છે? જનક રાજાની વાત સાંભળી છે કે નહીં? સાંભળો, એના આખ્યાન ડિટેલમાં જાણો. ભાગવતમાં હશે તો એ થોડું થોડું તો બધા જાણો છો. રાજા હતા, તે રાજાની કેટલી પ્રવૃત્તિ હોય, પણ એમાંથી કથા સાંભળવા જતા, ધ્યાન રાખીને સાંભળતા, યાદ રાખતા અને જીવન જીવતા. લે તો થઈ ગયા છે કે નહીં? ભલે ઓછા હશે પણ છે, ટાઈમ કાઢે છે. અત્યારે મુંબઈમાં એક ભાઈ છે, એનું નામ ભૂલી ગયો છું, આત્મસ્વરૂપ સ્વામીને મળેલા છે, અમૃત મહોત્સવમાં મળ્યા હતા. એ ભાઈ રોજ 3:30 વાગે ઉઠે છે, 2 કલાક ધ્યાન કરે છે. મોટી કંપનીમાં મેનેજર છે, એની નીચે 5,000 માણસ કામ કરે છે. 5,000 માણસ જેની નીચે કામ કરતા હોય એ માણસને કેટલું કામ રહેતું હશે અને એક એક કામ કેટલું જવાબદારીવાળું હશે. 5,000 માણસો કામ કરતા કેટલા પ્રશ્નો હોય, જાત જાતના લેબર પ્રોબ્લેમ ને આ પ્રોબ્લેમ ને ફલાણું ને ઢીકણું ને બધું કેટલું બધું હોય, છતાં એમાંથી એ ટાઈમ કાઢે છે. આજની વાત આ કરીએ, આ કંઈ જૂની વાત નથી. આપણે ત્યાં એ વાત હતી, શિવલાલ શેઠ 9 લાખપતિ હતા, 9 લાખ રૂપિયા કંઈ એમને ભેગા નહીં થયા હોય, એમને કંઈ બાદ હતા મળી, વેપારે કરતા હતા પણ સમય કાઢતા. એની વાત આવે છે ગુણાયતાન સ્વામીની વાતોમાં કે 1.5 કલાક કે 3 કલાક ધ્યાન કરતા. પેલા અભયસિંહ દરબાર, એ પણ 3 કલાક ધ્યાનમાં બેસતા. તો આ બધાએ ટાઈમ કાઢ્યો છે. તો આપણે ટાઈમ જો, પણ મહિમા સમજાયો છે એમણે આ ટાઈમ. આ બધા ગ્રહસ્થો જ છે, ત્યાગીઓની વાત જવા દો, કોઈ ગૌતમ બુદ્ધ રાત છોડીને ગયા હતા તો એમણે કર્યું, પણ ગ્રહસ્થ રીતે જ રહ્યા છે. અને આટલી જબરજસ્ત પછી ગ્રહસ્થમાં પ્રવૃત્તિ હતી અને એમાં રહ્યા છે. અમદાવાદમાં ડૉક્ટર મધુભાઈ છે, તમારામાંથી કેટલાક ઓળખતા છે. મધુભાઈ પ્રમુખ સ્વામી મહારાજ, એને સ્વામિનારાયણનો કોઈ સત્સંગ નહોતો, સ્વામિનારાયણ સાથે એને કશું પરિચય નહોતો, પણ આખો ડૉક્ટરના આપણા પરિચયમાં તે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા લાવેલા. અને એમાંથી પછી બધા કાર્યકર્તાઓ અને ડૉક્ટર બાજેડિયાને બધાએ સંપર્ક વધાર્યો અને ધીરે ધીરે પછી તપાસવાના ના હોય તો સ્વામી હોય તો આવે એવું થયું. પછી એમ કરતાં કરતાં અઠવાડિયે સભામાં આવતા થયા, પછી એની અંદરથી ફરી સ્વામી સવારે આવતા થયા. અત્યારે રોજ આવે છે, દરરોજ કથામાં આવી જાય છે અને સામે જ બેસે છે. અને એ થઈ રહ્યા પછી ઠાકોરજી આગળ બેસીને 2 કલાક મારા કરે છે, 12 વાગે ઘેર જાય ઠાકોરજી, પોળેતર ઘેર જાય, આટલો ટાઈમ કાઢે છે. આપણે સમજીએ છીએ કે બધાને આટલું અનુકૂળ નથી, એને બીજી અનુકૂળતા થઈ છે એટલે કરે છે, પણ તોય કોણ કાઢે લો. અત્યારે સ્વસ્થ છે, એને શરીરમાં કોઈ બીમારી નથી, પણ એણે હવે પ્રેક્ટિસ બી ઓછી કરી દીધી છે. કોઈ ખાસ એવો કેસ હોય ને તે જ તપાસે, બાકી તપાસતા હતા. મંદિરનું આપણું હોય તો તપાસે, કોઈ કોઈક મિત્રનું હોય કે કેવું હોય તો તપાસે, બાકી આની અંદર ઉડા ઉતર્યા છે. તો જો ટાઈમ કાઢી તો પૈસા ભેગા કરતા આયા જ કરે ભેગા, પણ પૈસા બધા કામમાં નથી આવવાના. એક તો હાથે લઈ જવાના નથી, અને અહીં જે છે એ બધા કામમાં નથી આવવાના. આ એને સમજાઈ ગયું છે, હવે એનું ગોઠવાઈ ગયું છે. તો આ ટાઈમ કાઢે છે. તો જો અત્યારે જે બધા છે એ પણ આપણે જાણવા જોઈએ. તમારે ધારો કે મેં ઇન્ડિયાની વાત કરી, તમે ઇન્ડિયામાં તો બને, અમેરિકામાં ના બને, તો તમારે અમેરિકાના હોઈને દ્રષ્ટાંતો જાણો અહીં આગળ, તો તમને આ બધો ટાઈમ કાઢવાનો નીકળશે. એટલે પહેલું તો આપણે ઇન્ડિવિડ્યુઅલી જે સત્સંગ કરવાનો છે, આપણને જે આદેશ આપ્યો છે કે પૂજા કરવાની એટલે કરવાની જ, એમાં ફેરફાર નહીં. આ તો પરમાનન્ટ આદેશ છે ને. તમે પ્રચાર કરો ના કરો, મંદિરનું કામ કરો ના કરો, એ બધી પછીની વાત છે. પણ તમારે ખાવા માટે ટાઈમ નથી કાઢતા, સુવા માટે ટાઈમ નથી કાઢતા, નાહવા માટે ટાઈમ નથી કાઢતા, કપડાં બદલવાનો ટાઈમ નથી કાઢતા, તો આ કાઢવાનો જ, આ પ્રોગ્રામ જ છે. એ સમજાવવું જ જોઈએ કે જેમ શરીર માટે કાઢો છો તો અંદર શરીરનો ભાગ છે કે નહીં મન, તો કાઢવું પડે. ધારો કે તમે બીમાર થયા હો, કોકને પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર કે હવે તમારે ડાયાબિટીસ એટલે વોકિંગ કરવાનું, વોકિંગનો ટાઈમ કાઢે કે નહીં? અમારે ત્યાં ગોલો સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, મહંત સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, પ્રમુખ સ્વામી મહારાજ કાઢે. જુઓ આટલી પ્રવૃત્તિમાં પ્રમુખ સ્વામી મહારાજ 90-95% સુધી વોકિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, પ્રાણાયામ કરે છે, આ બધો ટાઈમ કાઢે છે, મહંત સ્વામી કાઢે છે. આ હું શરીરની વાત કરું છું, પણ જરૂરી લાગ્યું છે
એવું જ જે જરૂરી છે, એવું જ આ જરૂરી છે કે પૂજા જરૂરી છે, ટાઈમ કાઢવાનો જ, પ્રોગ્રામમાં ગોઠવી જ દેવાનું. કદાચ કોઈ ઓછો વધતો કાઢે, એકદમ શરૂઆતનો વધારે ના નીકળે, પણ પૂજા માટે ટાઈમ કાઢવાનો જ, રવિવારની સભા માટે ટાઈમ કાઢવાનો જ. થોડોક પછી એટલું શરૂ કરશો એટલે પછી આગળનું સમજાશે. તો એક તો આ કરવાનું પહેલું, આમ બીજો ટાઈમ જે કાઢવાનો છે તે આપણે ધ્યેય શું કહ્યું કે અક્ષરધામમાં જવું છે, એટલે કે અક્ષરરૂપ થવું છે, ભગવાનને પામવું છે, બરાબર ને? તો એ પામવા માટે મેઇન સાધન શું છે? મેઇન સાધન સ્વરૂપને ઓળખવાનું એ છે. તો એની પર ફોકસ કરજો. જે કથાવાર્તા કરતા હોય એણે એ વાત ઉપર ફોકસ ઉપર લઈ જવાનું કે એને ભગવાનનો મહિમા સમજાય. આપણે કરીશું, પહેલાં આપણને સમજ્યા છે, પછી બીજાને સમજાય, એની વાત કરવાની, એમાં ઉડા ઉતરવાનું. પછી કેવી રીતે સમજાય, કોને સમજાવવાનું છે, કેવી રીતે સમજવાનું છે, પણ એ આપણે જાણવાનું. એટલે જો ભગવાનની વાત બરાબર સમજાય ને તો બધું કામ સરળ થઈ જશે. પણ એ સમજવા માટે ખાલી તમે કહી જાઓ એટલું પૂરતું નથી, વાંચી જાઓ એટલું પૂરતું નથી, થોડુંક આપણે કરવું પડે છે. પેલું વાક્ય દાન પુરુષ સ્વામી બોલ્યા, મહંત સ્વામી બોલે છે, યુ હિયર યુ ફરગેટ, યુ સી યુ રિમેમ્બર. એટલે આ બધું ઓડિયો વિડીયો કાઢ્યું છે, કારણ કે બધાને નથી બધું યાદ રહેતું. પણ યુ ડુ યુ નો, તો જો સ્વરૂપ જાણવાનું છે, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જાણવાનું છે. 50 થી વધારે વતનામૃત એવા છે જેમાં સાધનામાં મુખ્ય વસ્તુ સ્વરૂપ જ્ઞાન છે. તમે બધા હવે થોડો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. 2-3 વતનામૃત જોશો ને આ વાત આવશે કે સ્વરૂપને જાણો. શબ્દ જુદા વાવરે, નિર્દોષ જાણે તો નિર્દોષ થવાય, નિશ્ચય જાણે તો દોષ ઠરે, નિશ્ચય જાણે તો ગુણ આવે, સ્વરૂપને સમજો તો આમ આ જ વાત આવશે. જુઓ હવે કેવી રીતે જાણવું, તો સમાગમમાં આવે તો જણાય, આ તમે આવ્યા છો તો થોડુંક તમને જણાય છે, પણ જેમ વધારે આવો એમ વધારે જણાય, એટલે આ રાખવાનું. પણ પાછું ભૂલી જવાય એટલે પછી તમારે વિચાર કરવો પડે. હવે બધું કંઈ સમાગમમાં બધું કહેવાતું નથી, કારણ કે મર્યાદા આવી જાય છે, સમયની મર્યાદા આવી જાય છે. પણ ભગવાને તમને બુદ્ધિ આપી છે તો તમારે એનો વિચાર કરવાનો, એ વાંચવાનું, સાંભળવાનું. કોઈ ઘરની અંદર, ઘણાના ઘરમાં બધા બધી બધા સત્સંગી છે અને બધા બુદ્ધિશાળી છે, તો બેસીને ગોષ્ઠી કરો તો તમને એ સ્વરૂપ જણાશે. ઘણા કરે છે સભા, નથી કરતા એવું નહીં, પણ થોડાક ઉડા ઉતરે અને એની અંદર કરે તો એ સ્વરૂપ સમજ્યા છે. પણ તો એ વધારે ક્યારે સમજ્યાશે? એમનું કંઈક કાર્ય કરશું ને ત્યારે, એ વર્ષશું ત્યારે. તો સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય આપણે કરવાનું છે, એને માટે સમય કાઢવાનો છે. અને આ કંઈ આપણે આજ્ઞા કરી છે એવું નથી, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. આવો સીધો શબ્દ નથી લખ્યો, પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે 36મા શ્લોકમાં કે પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી. બરાબર? તો હવે તમે ધારો કે ભાઈ આ બટુકભાઈ છે, એ ડૉક્ટર છે, એટલે ડૉક્ટરની વિદ્યા ભણ્યા છે, તો તમારી વિદ્યા કોકને ભણાવવી જેટલું શક્ય હોય એટલું. પણ તમે એક બીજી વિદ્યા ભણ્યા છો, એ કઈ છે? બ્રહ્મ વિદ્યા. તો એ ભણાવો, કોકને ભણાવો, એ શોધો હવે કે કોને ભણાવવી મારે, કે મને ટાઈમ નથી, મારે પ્રેક્ટિસમાં ક્યાં ટાઈમ કાઢવો. પણ પ્રેક્ટિસની અંદર કાઢો, એમાં હોતાય એ ટાઈમમાં ટાઈમ કાઢવાનો. હવે જુઓ, કેટલાક એક ટાઈમમાં ડબલ ટાઈમ કરે છે, એ કરવાનું. તમે પેલો ઓવરટાઈમની વાત નથી કરતો, એક ટાઈમની અંદર બે કામ. ગાંધીજીએ આખી શ્રીમદ ભગવદ્ ગીતા દાંતણ કરતાં કરતાં મોડે કરી છે, એને નો ટાઈમનો પ્રોબ્લેમ હતો. આપણા સ્વામી છે પેલા ભક્તિસાગર સ્વામી, બરાબર, એણે ફાજલ ટાઈમની અંદર 500 કીર્તન મોડે કર્યા છે, નો ટાઈમ. એમને જ દાંતણ કરતાં કરતાં, અને મોટા ભાગના સંતો બધા સંડાસની અંદર બધા પેલા મૂકી રાખ્યા છે પાટિયા જેવું, તે પોતાના કાર્ડ અંદર લઈ જાય અને મૂકે અને જતાં જતાં મોડે કરે. કેટલાક તકતા, મારે તકતા તો હોતા નથી, પણ ત્યાં પેલા દિવાલ હોય છે તે ત્યાં આગળ કાગેરે ચોંટાડે અને બ્રશ કરતાં કરતાં પાછા શ્લોકો મોડે કરે છે. કેટલાક સંતો જ્યાં કૌમુદીના બધા સૂત્રો એ અઠવાડિયાની અંદર આવી રીતે ફરતા ફરતા જ બોલી જાય. અમે પહેલાં મુંબઈ રહેતા તો એક પાર્ષદ હતા, નામ ભૂલી ગયો છું, તો એ આખી કૌમુદી, પહેલાં લઘુ કૌમુદી હતી, તો એ નીકળે અને ત્યાંથી આખી કૌમુદી બોલી જતા. આપણા હર્ષદભાઈ દવે, એમણે જનમંગલ નામાવલી મોડે કરેલી, તો બાથરૂમમાંથી નીકળે નહીં ને અને કપડાં પહેરવાનું શરૂ કરે ને પૂજામાં બેસે ત્યાં સુધી આખી જનમંગલ નામાવલી બોલી જાય. હવે ક્યારે બોલવી? આ તો દાખલા આપણે આપીએ છીએ. આવા ટાઈમ કાઢે છે કુરિયન સાહેબ. ડેરી ટેકનોલોજીમાં વર્લ્ડ બેનનું નામ બોલાય છે. તે પેલા જ્ઞાન વસલ સ્વામી પેલા યુવકમાં હતા અને એકવાર મળવા માટે ગયા હતા, તો એની જોડે વાત કરે, વાત બરાબર વ્યવસ્થિત કરે, ધ્યાનથી સાંભળે. પણ વાત કરતાં કરતાં
એની બધી ટપાલ હતી ને જે એને જ ખોલવાની હોય. આમ તો એને કેટલીક તો એને સેક્રેટરી ખોલે, પણ કેટલીક કોન્ફિડેન્શિયલ તો પોતાને ખોલવાની હોય. તો આમ જ્ઞાન વસળ સામે જોડે વાત કરતા કરતા જાય અને આમ ટપાલ બધી ખોલી નાખી અને કાઢીને બહાર મૂકી દીધી અને આમ વાત કર્યા કરે. પછી જ્ઞાન વસળ સ્વામી જુએ, પછી વાત પૂરી થઈ ને પછી જ્ઞાન વસળ સ્વામી કહ્યું, સાહેબ તમે તો બધી ટપાલ ખોલી નાખી. તો કે જો તમારી જોડે વાત કરી, તમે અત્યારે વધારે વધારે મારા માટે વધારે અગત્યની વ્યક્તિ છો, પણ મારે ટપાલનું કામ એ છે, મારે જ કરવાનું છે, મારો સેક્રેટરીને જ કરવાનો, આ ટપાલ મારે જ ખોલવાની છે. એટલે મેં આ ખોલી નાખી. હું તમારી વાત કરતાં કરતાં ટપાલ વાંચું તો બે ધ્યાન ના રહે, પણ ખોલી તો શકાય, હાથ તો કામ કરે, ટાઈમ એ રીતે નીકળે. તો હવે તમારે આનો સ્ટડી કરવો જોઈએ કે દુનિયામાં જે આગળ વધ્યા છે એ પોતાના એક ટાઈમમાં ડબલ ટાઈમ કેમ નું કરે છે, તો એ શોધવું પડે. યોગીજી મહારાજને તમારામાંથી કેટલાક જોયા છે જીવનચરિત્રમાં, યોગીજી મહારાજ કોઈ દાડો નવરા રહે જ નહીં, કોઈ નવરા રહેવા દે નહીં. એ કંઈક ને કંઈક ભાઈ કશું કાઢીને કાઢ્યા જ કરે. અમે સ્વામી જોડે ફરતા, જેવા મોટરમાં બેઠા નથી અને સ્વામી શરૂ કરે, કીર્તન બોલો, વાતો બોલો, પછી પૂરું થાય તો કે વાત કરો. આ શું, કોને વાત કરવાની? સ્વામીને વાત કરવાની? સ્વામી વાત કરાવડાવે. લ્યો, યોગીજી મહારાજ 61માં માદા થયેલા, તે ઈશ્વરચરણ સ્વામી અમે હું બધા સેવામાં હતા. આખા 262 વતનામૃત સ્વામી મારી પાસે વંચાવેલા, રોજ મારું વાંચવાનું. અને પછી એક વતનાવ્રત વંચાઈ રહે એટલે મને કે આખા વતનાવ્રતનો ભાવાર્થ કહી જાઓ. 262 ભાવાર્થ હું કહી ગયેલો સ્વામી, મને જેટલું યાદ રહે એટલું. મારે ધ્યાન રાખવું પડે, મને બધું કેવડાવે. લે તો જો મને જોડ્યો. આ સ્વામી તો માદા હતા, લોકો જાણે માદા હતા એટલે ઉતા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આંખનું ઓપરેશન કરાયું હતું અને પેલા ડૉક્ટર જયસિંહ ત્યાં બોસ્ટન હતા, તો સ્વામી અંદર શું થયા, લોકો કે આરામમાં છે. પણ બધી ચોપડીઓ સ્વામી ત્યાં વાંચેલી એટલે વંચાય તો નહીં એમનાથી, પણ સુતા સુતા સાંભળેલી, તો ટાઈમ કાઢ્યો કે નહીં. અત્યારે તમને ખબર નહીં હોય પણ આપણું જેટલું લિટરેચર બહાર પડે છે ને સ્વામી બધું વાંચી જઈશ. તમારામાંથી કેટલાકને ખબર જ, સ્વામીનો નાસ્તાનો પ્રોગ્રામ અને જમવાનો પ્રોગ્રામ બપોરને રાત્રે એમાં બધું વંચાઈ જઈશ. અને એ આપણું સાહિત્ય તો બરાબર છે, પણ ધારો કોઈક લેખાણ તો એ વંચી જાય બધું. સ્વામી તમે ફટ લઈને ખબર પડી જાય. આ બધી કેસેટોના બધું છે ને બધું જોવાઈ જાય. આ બધું છેલ્લું નવું પડ્યું ને, તમારું ફટ લઈને સ્વામી ટાઈમ કાઢી દે, આ ટાઈમે ગોઠવી દેજો એટલે બધું જોઈ લે. કહેવાનું શું છે કે આ જાગૃતિ છે. તો આપણા ગુરુ આ રીતે કરે છે, બહાર બધા લોકો દુનિયામાં આગળ વધ્યા છે તો આ રીતે કરે છે. તો આપણે આપણું કામ, અમુક કામ છે ને, આ તો જાગૃતિ બધા જો, શક્તિ તો પડેલી જ છે, નહીં કાઢો. અત્યારે જો મોટાભાગના તમે બધા જો છો, તમારે ટ્રાવેલિંગ બહુ થતું હોય છે, તો ટ્રાવેલિંગની અંદર તમે કંઈક પ્રવચન સાંભળી શકો કે નહીં, તમારે એમને એમ ઘેર ટાઈમ નહીં રહે, તો સાંભળતા જવું. ભલે ઓછું સંભળાયું તો ઓછું, જેટલું સંભળાયું એટલું, પણ સાંભળી લો તો સંભળાય જ નહીં, તો કેસેટો સાંભળવી તો જ થશે. એમ પેલું ચંદ્રહાસ છે કે ગયા, આ બેઠા આ ચંદ્રહાસને મેં વાત સાંભળી હતી. પહેલાં એનો સત્સંગ નહોતો, એના પત્નીનો સત્સંગ, પછી એમણે પેલા વિવેક સાગર સ્વામી એલએમાં હતા પહેલાં, ત્યાં વિવેક પછી કેસેટો આપી અને આ પેલું ટ્રાવેલિંગ કરતાં કરતાં લાવતા કેસેટો સાંભળીએ બેઠા બેઠા, તે સાંભળીને આ સિગારેટ પીતા હતા. આની સિગારેટ કેસેટમાંથી ગઈ છે. લ્યો તો જો અસર થઈ કે નહીં, હવે કદાચ બધા નાય થાય, પણ થઈ અને અસર થઈ તો આ બધો ટાઈમ છે. તો જે સંજોગોમાં આપણે મુકાયા જ છીએ એમાં કેમ ટાઈમ કાઢવો, કેમ સત્સંગ કરવો, અને સત્સંગ કરીએ છીએ તો કેમ વધારે કરવો, એ વિચારો બધા વિચારે છે ને. આવી રીતે બધા પોતપોતાના ક્ષેત્રની અંદર વિચારે છે, જે સંજોગોમાં મુકાય પણ એમાંથી કેમ રસ્તો કાઢવો. હમણાં તમે મેં ગઈકાલ વાત કરી હતી, અહીં કરી હતી મને ખબર નથી, પેલો અંધ માણસ એવરેસ્ટ પર ચડી આવ્યો, સાંભળ્યું? હવે એને ડિફિકલ્ટી છે, પણ એણે નક્કી કર્યું તો પહોંચ્યા. તો આવા તમે જુઓ દુનિયાની અંદર કેટલા બધા જાત જાતના માણસો, તો એને ડિફિકલ્ટી છે. તો તમારે ટાઈમની ડિફિકલ્ટી છે, કોઈને પૈસાની ડિફિકલ્ટી છે, કોઈને શરીરની ડિફિકલ્ટી છે, પણ એમાંથી રસ્તા કાઢે છે. લંડનમાં પેલા મોતીભાઈ છે, પેલો હિતેશ કોન્ટેક્ટ ફ્લોરિડામાં છે એના બાપુજી, એ મોતીભાઈ આજે એની ઉંમર હું માનું છું ત્યાં સુધી 85 ઉપર છે, રોજ મંદિરે આવે છે, 2 ટ્રેન બદલીને આવે છે અને આંખે દેખાતું નથી. તમે સામે ઊભા હો તો આ નિલેશભાઈ છે ખબર ના પડે, તમે બોલો તો ખબર પડે, પણ ત્યાં આવે છે અને એકાદશી નિર્જરા કરે છે. હવે હમણાં ખબર નથી, લેટેસ્ટ વચમાં મળ્યા હતા. અને તમને આશ્ચર્ય થાય, 85 વર્ષના માણસ, જેને માણસ ઓળખાતો નથી, એણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે. કઈ રીતે આપી છે? એ શું કરે છે ખબર છે? મંદિરમાં આવે ને તો
અમુક આવા વડીલોને બહુ કામ કરવાનું ના હોય, બેસીને થોડું ધ્યાન રાખવાનું હોય, એવા બે ચાર ભેગા થયા પણ કોકને પાછું દેખાતું હોય ને એટલે એની આંખનો ઉપયોગ કરે. પોતાની તો આંખ નથી પણ બીજાની આંખ, આપણે ના દેખાતું માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ ને એવું. એટલે પછી પેલાની બાજુ મૂકે કે તમે વાંચો હું સાંભળું, એ રીતે સાંભળે. પછી એમાં પાછું પૂરતો ના મળે ટાઈમ, કારણ કે ટ્રાવેલિંગમાં ટાઈમ જાય, તો બધા પુસ્તકો કેસેટ કરી લીધા, ઘરમાં કહી દે કે આ પુસ્તક તમે બોલતા જાઓ, કારણ કે મારે મને દેખાવાનું છે જ નહીં હવે, એ ભૂલી જ જવાની છે આંખ, આંખ છે જ નહીં હવે, અને છતાં મારે રસ્તો કાઢવો છે. પણ આત્મા તો છે જ, આપણે કહીએ છીએ કે આત્મા અજર છે, અમર છે અને જ્ઞાનરૂપ છે, તો પછી જ્ઞાન નહીં કરવાનું છે, ગમે ત્યાંથી નીકળશે. તે પછી એ કેસેટ કરી લે અને કેસેટ કરી અને પછી કેસેટ સાંભળે, આ રીતે કરે. અને પરીક્ષા આપવાની તે લખી તો શકે નહીં, પણ લઈએ આપણે આપીએ છીએ તો થાય છે કે નહીં. મેં એક માણસને જોયેલો અટલાદરા આવેલો, એ માણસ આમ જરા લંગાય, આપણે હરિભક્ત જ હતા, આમ જરા ગુણ બુદ્ધિવાળા. તો મેં કહું કેમ લંગાવ છો, તો કે પગ જ નથી પોતારીનો, ચાલે છે કે લાકડાના છે, સુરતથી ટ્રેનમાં આવેલા લ્યો. તો જો તકલીફ છે પણ માણસ કામ કરે છે કે નહીં, તો દરેકના તો તમારા સંજોગો છે તો તકલીફવાળા છે, કોઈને મોટલ છે, કોઈને આ છે તે છે, પણ એમાંથી તો આ બધા દાખલા લઈ અને પછી જે સત્સંગ કરતા એ જોવા, બહાર જે બધું કરતો એ જોવું, પણ પહેલો આપણો સત્સંગ વ્યવસ્થિત કરવો, પહેલો આપણો કરવો, પછી તમારા કુટુંબમાં જેટલા તમારા નજીકના સગા હોય એને કેમ થાય વિચાર કરવો, આ કામ છે શોધી કાઢો. અત્યારે અમે અહીં છીએ બરાબર, 16 ડિસેમ્બર સુધી છીએ, તમારા જેટલા સગા હોય અને જે કોન્ટેક્ટમેન કહેવાની જરૂરત નથી તો આવવાના જ છે, પણ જરાક ઢીલા હોય ના આવવાના હોય તો પૂછી લેવું, તમારા કોઈક સગા હોય પણ એમ આવવાના, પણ અમે મંદિરમાં ગઈને અમે આવતા, પણ શિબિરમાં ના આવવાના હોય તો ફોન કરવો, આ અમારે આણે જો તૈયાર કર્યું આપણે રાજુએ અને બીજા બધા ત્યાંથી જેક્સન બધા આખી બસ લઈ આવ્યા, હે 60 જણા, તો બીજામાંથી આવી, એ લોકો એ લોકોનું બધું વેરણ છેરણ છે, બધું કેટલા દૂર દૂર બધા છે, પણ એક જણ અંદર જાય ગયો, બધાને હલાયા છે બધા, તો બધા આવ્યા કે નહીં. હવે હવે હવે હવે આજે શિબિર પૂરી થાય છે, હવે બીજી પાછી થવાની છે, તો તમારા કોઈક સગા હોય એને કહેવું તો ખરું, શિબિરમાં ના આવે તો વાંધો નહીં, દર્શન તો આવે. અને આધારો તમે કહો કે આજે કહ્યું ના આવ્યો, કાલે આવશે, સંતોષ હશે ત્યારે આવશે, સ્વામી હશે ત્યારે આવશે, પ્રયત્ન છોડવો નહીં. કારણ કે આપણી વાત સાચી છે, યાદ રાખો આ બધા કાર્ય થયા છે એમને એમ નથી થયા. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કઈ રીતે થયો જાણો છો? અમને વાત જાણવા મળી હતી, એક પાદરીને પુણે અપોઇન્ટ કરવામાં આવ્યો, એક પણ માણસ ખ્રિસ્તી નહોતો ત્યારની વાત છે, અને એક પાદરીને મૂક્યો. એ માણસે કેવી રીતે શરૂઆત કરી જજો, એણે શોધી કાઢ્યો, આખું ગામમાં ફર્યો અને સર્વે કર્યો કે વધારેમાં વધારે માણસોની નજર મારા ઉપર પડે અને જો યોગ આવે તો હું સંપર્ક કરીશ, એવી કઈ જગ્યા છે, સર્વે કરવો પડે, આંખ મીચે આડેધડ નહીં કરવાનું, એ ખૂણામાં ઉભા રહેવાનું નહીં, એ તો હવે જ્યાં ખેલ ખેલાતો હોય ત્યાં જ ખેલવાનું, મોટલ ક્યાં કરવી તો એ વિચારવું પડે ને, વેપાર ક્યાં કરવો એ વિચારવું પડે. તો એણે વિચાર્યું અને પછી એવી જગ્યાએ ઊભો રહ્યો. એ માણસ 6 મહિના એક ઠેકાણે ઊભો રહ્યો, ફોર 6 મંથ્સ 8 અવર્સ ડેલી, એક માણસ એને પૂછતો નથી કે નિલેશભાઈ તમે કોણ છો, પૂછતો નથી, તો એ હિંમત હારતો નથી કે મારે આ વાત પ્રચાર કરવી જ છે, બસ ગોલ ધ્યેય, તો જ કામ થાય, નહીં તો થાય જ નહીં. એમાં એક માણસ 6 મહિના પછી એને વળી કંઈક શું સૂઝ્યું તો એણે નોટ કર્યું, પણ એણે ઊંધું નોટ કર્યું. એણે કે આ વિચિત્ર માણસ ક્યાંથી ઊભો છે અહીંયા, હવે ચામડીવાળો ને આ બધા ડ્રેસવાળો ક્યાંથી આવ્યો છે, એક પથ્થર લઈને કપાળમાં માર્યો અને લોહી નીકળ્યું. પેલો માણસ હમો થતો નથી અને મોડું બગાડતો નથી, એને લોહી નીકળ્યું તેમ દબાઈ દીધું અને પછી પાછો ચાલુ રાખ્યું. જેને પથ્થર માર્યો હતો ને એને એમ થયું કે આ માણસ હું કેટલા દાડાથી જોઉં છું, ઊભો ને ઊભો ઊભો રહે છે અને એને હું પથ્થર મારું છું તો એ વિરોધ કરતો નથી. લાવ જઈને પૂછું કે તમે કોણ છો અને કેમ ઊભા છો, અને મેં તમને પથ્થર માર્યો તો તમને કંઈ થયું નહીં કે ના, કશું ના થયું. કેમ ના થયું, કે મને આનંદ થયો, લે આઈ એપ્રિશિએટ કે તમે મને પથ્થર માર્યો, ઓ તારીનો આવો વિચાર આવે બટુકભાઈ. તો પેલો કે શેનો આનંદ થયો, કે તમે મને મારી નોંધ લીધી ને, ભલે નેગેટિવ નોંધ લીધી પણ તમે મારી નોંધ લીધી ને, નાવ આઈ ફીલ દેટ માય વર્ક વિલ સ્ટાર્ટ, અને પુના મેં રીતે સત્સંગ થયો છે. આજે કેરાલા મારો ખ્યાલ છે ત્યાં સુધી 50% ક્રિશ્ચિયન સ્ટેટ છે એમ કહી શકાય. કેરાલાની પોઝિશન એવી છે, હાવ ઇટ સ્ટાર્ટેડ. કેરાલામાં પાદરીઓને મોકલ્યા અહીં પરદેશથી, કયા દેશમાંથી ગયા મને ખબર નથી,
પણ પાદરીઓ બધા ઉભા હતા અને કહ્યું કે કેરાલા જવાનું છે, હુ ઇઝ રેડી? 15 જણા ઉભા હતા, બધા ઉભા થઈ ગયા, વી આર રેડી, ઓલ રાઈટ. પછી જેને સિલેક્ટ કરો ને, જણે એકને સિલેક્ટ કરવાનું કે જાઓ, અને એનું ખૂન થઈ ગયું. સમાચાર આવી ગયા ખૂન થઈ ગયું છે. પછી બીજા પાદરીઓ ત્યાં ઉભા હતા, એમને કહ્યું કે આપણું એક પાદરીનું ખૂન થઈ ગયું છે, બોલો કેરલા જવું છે? કોણ જશે? બધા તૈયાર. 15 પાદરીઓના ખૂન થયા છે. હિસ્ટ્રી જાણો, અમસ્ત તો કોઈ ધર્મ પ્રચાર નથી થતો, ભોગ તો આપ્યો જ છે. અત્યારે આપણે બેઠા છીએ આ મકાન મંદિરની અંદર, અને આ મંદિર થવાનું છે, અને આ બધા થયા છે. પરમહંસોએ શું ભોગ આપ્યો છે જોજો, શાસ્ત્રી મહારાજે શું ભોગ આપ્યો છે જાણજો. નતા દાણા, નતા માણા, નતા નાણા અને નતા પાણા, સમજ્યા બટુકભાઈ? પાણા એટલે પથ્થર, એટલે બધું મટીરિયલ, નાણા ડોલર, અને નતા દાણા ખાવાનું નહોતું, નતા માણા. આવો પાવરફુલ કોઈ માણસ નહોતો. આ તમારે તો એન્જિનિયરો છે, ડૉક્ટર છે, સર્જન છે, મોટલવાળા છે, કેટલા બધા છે. અહીં તો કોઈ નહોતું. શાસ્ત્રી મહારાજ પાસે કેટલા પ્રોબ્લેમ હતા, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે નહીં, જો બહારની ક્યાં વાત, આપણે કર્યું છે, એની પર ઊભા છીએ આપણે. યોગીજી મહારાજ એ રીતે કર્યું છે, બધું જાણવાનું. હવે એવું કંઈ અત્યારે નથી થવાનું, પણ તમારે ડિફિકલ્ટી છે, તમારા સંજોગો પ્રમાણે તમારે ડિફિકલ્ટી છે. તમારે ઘરના કામ છે, વ્યવહારના કામ છે, બધું છે, એને જુદું હતું, દરેકને છે, અને એમાંથી આ બધું કર્યું છે. તો જો પરોક્ષનું પણ જાણવાનું, કે જાણવામાં આવી જાય તો આપણું પણ જાણવાનું, લોકો શું કરે છે. વચમાં હું અમદાવાદમાં હતો, લોકો જુઓ એના પાદરીઓ તો કામ કરે બરાબર છે, પણ તમારા જેવા હરિભક્તોની વાત કરું છું, ટોટલ ડિવોટ થઈ ગયેલાની વાત નથી કરતો, એની વાત તો પછી છે. આ ધીરુભાઈ જેવાની વાત નથી કરતો, કે જે ટોટલ ડિવોટ થઈ ગયા, કેસી ટોટલ ડિવોટ થઈ ગયા, એની વાત નથી કરતો. જે વેપાર લઈને બેઠા છે, નોકરી લઈને બેઠા છે, એની વાત કરું છું. પણ કેટલા જાગ્રત છે, પોતાનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે એને, અને એમાં પોતાનું ડેવલપમેન્ટ થવાનું છે. એમનેમ નહીં થાય, નહીં તો ઓળખાશે જ નહીં. તો પંજાબ નેશનલ બેંક છે આપણા મંદિરની સામે, પેલા હઠીસિંહની વાડીની સામે, એનું ઉદ્ઘાટન લોકો સંધ્યા શાખા ઇવનિંગ બ્રાન્ચ શરૂ કરી, એમાં ઉદ્ઘાટનમાં મને બોલાયેલો. ઉદ્ઘાટન પૂરું થયું અને ત્રીજે દિવસે મારા પર એક કવર આવ્યું, એમાં નોટબુકના, ચાલુ નોટબુક આપણી, એના 6 પેજીસ ભરીને કાગળ હતો. એમાં બાઇબલનો ને જીસસ ક્રાઇસ્ટનો મહિમા હતો, અને બાઇબલના બધા કોટેશન હતા, અને નીચે કંઈક સિગ્નેચર કરીને, સિગ્નેચરમાં એટલે પેલું ઇનિશિયલ લખેલા, અને એડ્રેસ હતું, અને પછી લખેલું કે તમારે વધારે જાણવું હોય અને તમારે મોક્ષ જોઈતો હોય તો એમ કે અમારો સંપર્ક કરજો. ઉતારી ના એક મહંત, પાછો ડૉક્ટર, પાછો ભગવાન ઉગડાવાળો, એને પાછું ઠપકાર્યું. એટલે પછી મેં કાગળ લખ્યો સામો કે મારે રસ છે, મારે મોક્ષ જોઈએ છે, અને મને રસ છે, અને બાઇબલ હું વાંચું છું કોક વખત, થોડા થોડા વાંચ્યો, અને મને ખબર છે, એટલે હું આ ટાઈમે મળી શકીશ, મને બોલવા આવો. તે મારી પર કાગળ આવ્યો કે હું બેન છું. ઉતારીને હવે પેલું નામ લખેલું એ કે બી, આપણે શું કે કેબી કોણ છે કોને ખબર, એટલે કે હું બેન છું, એટલે હું નહીં આવી શકું, મારે નિયમ ખબર છે, પણ મેં મારા પાદરીને કહ્યું છે એટલે આવશે. અને મારો 9:30 ટાઈમ આપ્યો હતો, પાદરી આવીને ઉભો રહ્યો, બાઇબલ લઈને આવ્યો. પછી અમે બેઠા 1/2 કલાક, એ વાત કરે ને હું વાત કરું. પણ કહેવાનું શું છે, કેટલો આગ્રહ રાખે, જોઈ લો એ ટાઈમ કાઢે છે કે નહીં, એ નોકરી છે કે નહીં, બેંકમાં નોકરી જ છે, પણ એમાં ટાઈમ કાઢ્યો. ધૂલિયામાં આપણા એક હરિભક્ત છે, મહિપતભાઈ દવે, ખાસ આપણા નિષ્ઠાવાળા છે, સંતો અવારનવાર, હવે તો મંદિર થયું અને છાત્રાલય થયું, ત્યાં ઉતરે છે. પણ બધા યોગીજી પ્રમુખ સાહેબ ત્યાં જ ઉતરતા, અને અમે બધા ત્યાં જ ઉતરતા. એનું પેટ્રોલ સ્ટેશન છે, અને પેટ્રોલ સ્ટેશનની પાછળ એની રંગની દુકાન છે. મને એકવાર રંગની દુકાનમાં પધરામણી લઈ ગયા, ત્યાં એક મુસલમાન છોકરો, હવે મેટ્રિક પાસ, નાની ઉંમર, લગભગ તે વખત તો 22 કે 25 વર્ષનો હશે. પછી મને ઓળખાણ કરાવડે કે આ મુસલમાન છે, ના છે, પણ કે મને આ છોકરો 5 ટાઈમ નમાજ પડે છે. તો એક ટાઈમ તો સવારે ઘેર પડી લે, પછી તો નોકરીમાં આવે, હવે ત્યાં નમાજનો ટાઈમ થાય તો દુકાનમાં નમાજ પડે. હવે દુકાનમાં નમાજ પડે તો પેલો ટાઈમમાં ડિસ્ટર્બ, પછી કામકાજમાં ડિસ્ટર્બ થાય ને, પેલા ગ્રાહક આવે ને તેને કે મારે નમાજનો ટાઈમ છે, પઢી લઉં, પછી રિક્વેસ્ટ કરે. પછી પેલો ગ્રાહક ઊભો રહે, એને રિક્વેસ્ટ કરે એટલે પેલો ઊભો રહે. પછી મહિપતભીને ખબર પડી કે આ છોકરો નમાજ પડે છે, તો એ તો ચુસ્ત સ્વામિનારાયણના છે અને પ્રમુખ સ્વામીના છે. તો એ છોકરાને કહ્યું, તારે નમાજનો ટાઈમ છે ને, આઈ એપ્રિશિએટ કે છે, અને તારા નમાઝનો ટાઈમ થાય બાજુમાં મસ્જિદમાં જઈ આવું, એડીને જ મસ્જિદ છે, એને છૂટ આપી. પછી 5 ટાઈમ નમાઝ પડે છે, જોજો.
આપણે એક પૂજા ક્રમ વિચાર આવે, કેટલાય બધા આઘા પાછા થાય છે, બધા પેલા કેટલાક લે છે ને બધા મૂકી દે છે. તો આ વિચાર કરો, જો સર્વે કરજો, તમે જ્યાં રહેતા હો એક મુસ્લિમ તમે એવો શોધી કાઢો જે નમાઝ ના પડતો હોય. પેલો ડૉક્ટર ચંદ્રકાંત છે લુસાકા, અત્યારે ઇન્ડિયા આવી ગયો છે, આપણી ડભોઈની હોસ્પિટલ સંભાળે છે, એને ઘેર અમે લુસાકા ગયા હતા અને અમે બધા વાતમાં હતા. અને પછી હું સાહેબ આમ બહાર નીકળ્યો તો એક મુસ્લિમ એને કંઈક કામ અંગે કે ખબર નહીં કોઈ મળવા માટે આવેલો, ત્યાં નમાઝનો ટાઈમ થયો, બગીચામાં નમાઝ પડે, વચમાં હું દારેસલામ ગયો હતો. તો પેલા કાંતિબેન ત્યાં આણંદ વાળા છે ને એને ઘેર ઉતારો હતો, તો હવે મંદિરમાં જઈને ઉતારો ચડતો હતો, બાજુમાં એક નાનો બગીચો હતો, એક પેલો ત્યાંનો નિગ્રો એ બગીચામાં નમાઝ પડે ઉતારી ના, અને બગીચામાં પડે છે. અહીંયા મને પેલા નરેશે વાત કરી હતી ટોરોન્ટોમાં, તે એક વખત નરેશ કંઈક એરપોર્ટ પર કામે ગયો છે. પછી ત્યાં એણે વાત કરી કે કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવવાના હતા, તો એના બધા જે બધા ટોપ માણસો હોય ને બધા એને રિસીવ કરવા ગયેલા. હવે પ્લેન મોડું થયું અને નમાઝનો ટાઈમ થઈ ગયો, 20-25 લીડર્સ બધા બહાર કંઈક બગીચો કરતો ને બધા નમાઝ પડવા બેસી ગયા. આપણે પડીએ, આપણે આરતી કરીએ, આરતી થાય એરપોર્ટ ઉપર, લે આપણને શરમ, ભલે કોણ ડિસ્ટર્બ થતું હોય તો દેખ એવી રીતે ના કરીએ, પણ કરીએ કે ના કરીએ, કરવી પડે તો બધું. આ બધું દુનિયામાં જોતા રહેવું, એ બધા કરે છે તો એને શીંગડાવું ક્યાં છે, એ બધા કરે છે તો આપણે આપણે બધા આપણે કશું નથી ધરમ જેવું, તો આપણે વિચારવું જોઈએ. તો વાત શું કરતા હતા કે પેલો છોકરો ધૂલિયાવાળો, પછી એની મહેપતભાઈએ મને વાત કરી, જો આ તમારે બધાએ કરવાનું શિબિરમાં આવ્યા છો તો હું તમને એવું નથી કહેતો તમારી મોટલ બંધ કરો, તમારી નોકરી બંધ કરો, પણ તમે હવે ઘેર જઈને તમારા ઉપર ફોકસ કરો કે તમારો જે ટાઈમ છે એમાં તમે શું કરી શકો. અને ફરી જ્યારે ભેગા થાવ ને, ડલાસવાળા ડલાસમાં ભેગા થાવ, હ્યુસ્ટનવાળા હ્યુસ્ટનમાં ભેગા થાવ, એની ઉપર ડિસ્કસ કરો અને જાગો બધા, તો કોઈ તમારું કામ બગડવાનું નથી. એ છોકરો, તમે સન્ડે ફોર સ્વામીજી ઘણાએ કર્યું છે ને, એણે સન્ડે ફોર ઇસ્લામ. અને આપણે તો હજુ કંઈક સગવડ છે, તમારે તો બધાને કોઈ તકલીફ નથી. એ છોકરો દર શનિ રવિવારે નીકળી જાય સાયકલ લઈને, એને ગામ સોંપ્યા છે, ખાવાનું પોતાનું, કદાચ પાણી માગતો હોય તો કોઈ અપેક્ષા નહીં, અને સાંજ પાછો આવે. દર 3 વર્ષે એક વખત કન્ટિન્યુઅસ ફોર 1 મંથ એનો એને નમાઝ પેલા મસ્જિદ દ્વારા મોકલે ત્યાં, અને એવરી 6 યર્સ ફોર 3 મંથ બીજા સ્ટેટમાં મોકલે છે. મેં કહું આવા મુસ્લિમ દુનિયામાં કેટલા છે કે 300. હમણાં હું કોઇમ્બતુર ગયો હતો ત્યાં આગળ, અને પહેલાંય ગયો હતો, તો એક આ વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર છે અને સ્વામી માટે બહુ હેત ધરાવે છે, એ મને મળ્યા હતા. પછી એણે વાત કરી, આવી બધી વાત અમારી ચર્ચા થઈ ત્યારે, મને કે 400 ક્રિશ્ચન બહેનો, કોઈ નર્સ છે, કોઈ ટાઈપિસ્ટ છે, કોઈ બીજું કંઈક કરે છે, બધા દે આર ઓલ ગ્રહસ્થી, દે આર વર્કિંગ ફોર ક્રિશ્ચિયાનિટી. એ લોકોનો ટાઈમ, હમણાં 1982 અમે ઇંગ્લેન્ડમાં હતા અને પેલા જેપી વસોવાળા એને ઘેર અમે રાત્રે જમવા ગયા હતા. અમે અંદર દાખલ થયા અને આમ બધી તૈયારી, સંતો થાર બાર થઈ ગયો તો આપણા હરિભક્તો બધા આવ્યા હતા, અને થોડી વાર થઈ અને 2 ક્રિશ્ચનો આવ્યા, આમ બે સૂટેડ બુટેડ વ્યવસ્થિત બધા થઈને, અને આમ બારણું ઠોક્યું એટલે આ જેપી બહાર આવ્યા અને કહે કે ભાઈ પધારો વેલકમ. તો કે અમે આ ફલાણા ચર્ચમાંથી આવીએ છીએ અને થોડીક આ ધર્મની વાત કરવાની ઈચ્છા છે તો સમય આપશો? કે ભાઈ અમારે ત્યાં બધા ગેસ્ટ બહુ આવ્યા છે ને, અત્યારે ગેસ્ટ આવ્યા હોય તો થોડીક વધારે આપો ને, અમે ગેસ્ટને વાત કરીએ. ઉથારી ના, પણ કે અમારા જે ગેસ્ટ આવ્યા છે ધર્મની જ વાત કરવાયા છે. હા, તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ, તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ, અને વી વિલ કમ ટુમોરો. ઓ તારીનો પાછો બીજો ઉભો જ રહે. આવજો, આવો સર્વે કરજો. તો એ ગ્રહસ્થો જ છે કે નહીં, તો ટાઈમ કાઢે છે. ચલો, હું તમને એવું નથી કહેતો કે તમે જુદો ટાઈમ કાઢીને જાઓ, પણ તમારો વ્યવસાય કરતાં કરતાં થઈ શકે, સંશોધન કરો, પૂછો. અમારા ડૉક્ટર ભુવા છે ભાવનગરમાં, કેટલાક ઓળખતા છે. ડૉક્ટર ભુવાએ પ્રોજેક્ટ બનાવ્યો કે મારે આ મેસેજ આપવો છે મારી શક્તિ પ્રમાણે. એને બહાર પેલું વિઝિટિંગ રૂમ હોય ને, બધા દર્દી બેઠા, દર્દીના સગા, ત્યાં બધા બીજા પુસ્તકો રાખ્યા હોય, એમાં આપણા બધા રાખ્યા છે, વ્યસન મુક્તિના પુસ્તકો રાખ્યા છે. પછી દર્દી અંદર આવે પછી એને કહે તમારે કંઈ વ્યસન, બધું પતી જાય બધું, પછી પૂછે તમારે કંઈ વ્યસન છે, તો કે છે. કંઈ છોડવાની ઈચ્છા કરી, લાંબો સમય નથી, કે હા છે, તો આ ફોર્મ લો. અત્યાર સુધીમાં એણે લગભગ 500થી વધારે ફોર્મ ભરાયા છે, અને એનો માણસ છે એને પાછો 3 મહિના સુધી ફોલોઅપ કરે છે, અને પછી એ બધો રેકોર્ડ અટલાદ રામ દર્શન સ્વામીને મોકલે છે. આ માણસ કામ કરે છે, જો ટાઈમ કાઢ્યો પ્રચારનો. કહેવાની વાત શું છે કે આપણે બધું આ કરવાનું છે તો આ મંદિર બંધાશે,
અને બંધાયા પછી જોરદાર ચાલશે એ રીતે જે બધા મંદિરો બીજા બંધાઈ ગયેલા છે, જેક્સનમાં બંધાઈ ગયું છે, કોર્પસ ક્રિસ્ટીમાં બંધાઈ ગયું છે, ઓસ્ટિનમાં બંધાવવાનું છે, કોર્પસ ક્રિસ્ટીમાં બંધાઈ ગયું છે, ઓસ્ટિનમાં બંધાવવાનું છે, બીજે ક્યાં છે, ડલાસમાં છે, એ આગળ વધશે, નહીં તો એમને આઈડલ પડી રહેશે.

થોડે થોડે થોડે મથ્યારો ને તો કઈક તો થાય જ થયું જ છે. હમણાં બે હું અહીંયા આવ્યો ને તો બે ચાર જણા મને મળ્યા, વાત કરે બધા ધીરુભાઈ ની વાત કરે કે ધીરુભાઈ અમારે ત્યાં આવતો, મને ત્રણ જણા મળી ગયા. કયા પેલા આર્કેન્સન કે ક્યાં જતા, એ બધા મને મળ્યા. મને કહે કે ધીરુભાઈ આવતા ને અમને થયું. પછી પેલા મળ્યા આ રજનીભી મળ્યા, તો રજનીભી મને કહે કે મહાત્મા આવ્યા અને મહાત્મા મને મળ્યા અને આ બધું કર્યું, તિલક ચાલક કરતો થઈ ગયા. એ આ મહાત્માનો પ્રતાપ લ્યો. હવે એ મથ્યાર્યા તો થયું ને, એકને થયું બીજાને થયું તો બીજાને ત્રીજાને કરે. અને તો આ બધા નવા જ હતા, રજનીભી તો સાવ નવા હતા, એને ક્યાં સત્સંગ હતો. બીજાને તો જે પેલો પેલો ચંદ્રકાંત છે એ તો છાત્રાલયમાં હતો, કશું નહોતું છાત્રાલય. પણ એને થયું તો આ બધું થાય છે, નથી થતું એવું નહીં. એટલે આ કરવાનું છે. અને કેટલાકને તો ટાઈમ મળ્યો તો છે, તો પછી એ ટાઈમ કાઢો, ડિવોટ કરો. જો થઈ ગયા, જો મધુસૂદન જાનીને ઓળખો છો, એ માણસ મહિને લાખ રૂપિયાની કમાવાની કેપેસિટી વાળો છે અને એને પગાર હતો જ એટલો. એણે ઓછો લીધો અને મંદિરમાં જોડાયા કે મારો સ્વામી ઇઝ યંગ. આપણી સંસ્થાના મેઇન એકાઉન્ટન્ટ મધુસૂદન જાની યંગ એનર્જેટિક એન્ડ ઇન્ટેલિજન્ટ એમાં જોડાઈ ગયા. બે એક વર્ષ આવી રીતે સેવા કરી એને થયું કે મારી પાસે ભગવાને પૂરતા પૈસા આપ્યા, મારો બંગલો છે, મારો દીકરો છે, મારી શી વધારે જરૂરિયાત છે. એને વિચાર કર્યો અને પછી એણે કહ્યું કે આમ ટોટલી ડેડિકેટ. પેલો એને છોડવા તૈયાર નહીં કે તમે બે કલાક આવી જાઓ, કે બે કલાક નહીં, કારણ કે બે કલાક આવે 50,000 પગાર આપવું કહેશ. પણ કંઈક મારે જોઈતો જ નથી, હવે બે કલાકમાં જો તમે કામ કરો ને કોણ ના પડે, તમે કરો. આ એટલો ફેથફુલ માણસ ને સિન્સિયર માણસ બધું છોડીને ટોટલી મંદિરમાં આવી ગયા અને કોઈ અપેક્ષા નહીં. એકવાર ઉપરથી ઓફિસમાંથી ઉતર્યા તે હાથમાં થેલી જેવું પેલું હતું પ્લાસ્ટિકનું, તમે કહું આ શું છે, મેં ટિફિન છે. મેં કહું ટિફિન કેમ રાખો છો, તો કે હું ઘેરથી જમવાનું લાવું છું, મંદિરમાં જમતા જ નથી. એટલે આ જાતનો ભોગ. પેલા બોચાસનમાં છોટા ભાઈ હતા, શાસ્ત્રી મહારાજના વખતથી હમણાં સુધી એણે સેવા કરી, મંદિરમાં કોઈ દિવસ ચા પીધી નથી. હું તમને એવું નથી કહેતો ન પીતા, હા પાછા કોઈ એવો નિયમ નહીં લઈ પાડતા, કોક કહે છે કે નથી પીજો. પણ આવા છે ડિવોટેડ માણસો. એટલે આપણે જે છે ડૉક્ટર ધાનાણી ટોટલ થઈ ગયા 38 વર્ષની ઉંમરે, આજે બોટાદની હોસ્પિટલ ચાલે છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે એનું કારણ આ છે. આજે બોમ્બેની હોસ્પિટલ આંખની હોસ્પિટલ છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે. કેમ ઊંઘે છે કે ડૉક્ટર કિરણ દોશીએ જવાબદારી ઉપાડી લીધી. ડૉક્ટર કિરણ દોશી જ્યારથી હોસ્પિટલ મળીને અને ઉદઘાટન થયું ને ત્યાં સુધી હોસ્પિટલ બંધ ને બધું થયું ને ત્યાં સુધી ફૂલ ટાઈમ કાઢ્યો છે. એમાં મેઇન ડૉક્ટર કિરણ દોશી, ડૉક્ટર પંચાલ અને અતુલ પરીખ, ત્રણેય સર્જનો, ત્રણ એક બે સર્જન એક ફિઝિશિયન, બધાએ ટાઈમ કાઢ્યો અને એ રીતે બધું આખું કામ કર્યું. અને અત્યારે કમ્પ્લીટ આખું બધું જે મેનેજમેન્ટ કિરણ દોશી પોતાના દવાખાનામાં જતા પહેલાં પહેલો હોસ્પિટલમાં જાય છે, ઘાટકો પરથી એનું નજીક છે, એટલે એણે જવાબદારી લીધી છે. અતુલ તો ત્યાં કાંદીવલી રહે છે, મલાડ તરફ રહે છે, પણ આ ત્યાં આગળ જાય છે. અને પંચાલ અમુક દિવસે ત્યાં આ બધું સંભાળ્યું છે, તો સ્વામી આ બધું કાર્ય કરી શકે છે. આ બધા કામ થાય છે. અત્યારે આ બહેનો માટેની સ્કૂલ થવાની છે અને આ શનુભાઈ સાહેબ એને થોડો પ્રોબ્લેમ છે એટલે તે પેલું ગ્રીન કાર્ડ સિટીઝનશીપ માટે રોકાયા છે, પણ છતાં ત્યાં આગળ ડિવોર્સ થઈ ગયા છે. અને પેલો અમિત ત્રિવેદી એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે, આ આને માટે એણે અત્યારે એની પ્રોફેસરશીપ સિવાયના બધો સમય આના સિવાય કોઈ એને વિચાર નથી, ટોટલી આ જ વિચાર કરે છે. આની પાછળ તો આ ઊભું થયું છે, કેટલો બધો ટાઈમ એ કાઢે છે, એનું કામ તો છે જ એના ઘરનું, તો પણ આ કાઢે છે. એટલે આ તો મેં તમને બે ત્રણ ગણાયા, તો બધાએ કાઢ્યા છે, તમે અહીં બધા કાઢો છો. એટલે જેને ટોટલ ડિવોટ થવાય એવું ટોટલ ડિવોટ થઈ જજો. આ ભગવાનનું કામ છે અને કરવાનું છે. એટલે પણ બધાને અનુકૂળ નથી, આપણે જાણીએ છીએ, તો પછી તમારો જેટલો બીજો સમય છે નોકરી સિવાયનો અને માટેનો વિચાર કરો, અને નોકરી કરતાં કરતાં કરો. અને માટે જ આપણે જન્મ્યા છીએ, વી આર બોર્ન ફોર ધીસ એન્ડ ધીસ ઓનલી એન્ડ નથિંગ એલ્સ. આ રીતે જો કરશો તો સમય નીકળશે અને જે કંઈ થોડો

0: નિયમ ધર્મ પર એનો પર રાજી, ના પર એનો પર રાજી, કઈ ખબર જ ના પડે. બરાબર કે નહીં? ગમે એવો ગોટા વાળતો હોય પણ તો બાપાના આશીર્વાદ લઈએ. થાપો યોગી તો ડબલ થાપો આપે એવા ગોટા વાળવાના તો ખરું હોય. આ અંદરનો મામલો છે, રાજી પણ અંદરનો અને રાજીકરણ સાધન પણ અંદર જ છે. મલિન વાસના ક્યાં છે? મલિન વાસના ક્યાં છે? બહાર દેખાય. બ્રહ્માંડ સાંઈ કીર્તન ગાયું કે મહી કામ ક્રોધ મદ મોહ ઘટા, અંદર કાળા વાદરા હે, ચોમાસામાં કાળા વાદરા હે ને, ઘનઘોર જેને કહે, એમ અંદર કામ ક્રોધ મદ મોહની ઘટા છે. હા, ઉપરથી દેખ, લંગોટી પહેરીને બેઠો હોય જંગલમાં, આપણે લાગે ઓહો શું ત્યાગી, શું ત્યાગી, આશીર્વાદ લઈ લેવા જેવા છે. અંદરથી એક બિલાડો મોકલે ને બહાર, ગોટાળો અંતર જતો રહે, કામકાજ ધમાલ મચે ને અંદર હંતઈ જાય. પાછો ટોપલામાં સાપ હોય ને, મદારી જોઈ, ટોપલામાં સાપ હોય પછી ખોલે ને પછી ખેલ કરાવે મદારી, એમ પછી ખેલ પૂરો થાય ટોપલો બંધ કરી દે. એમ અંદર કામ ક્રોધ મોહ એની ખટા છે, અંદર અંદર જતું રહે, થોડું ખેલ કરીને અંદર જતો રહે. આવું છે તો બ્રહ્માંડ સાંઈ બધા એના અનુભવ થયો મહારાજનો. એ લોકો આ સમજી શકે, બીજાને શું સમજ પડે, એટલે મહારાજ આ વાત કરે. મોટા રાજી ક્યારે થાય? ઉપરનો રાજી પણ જુદો, અંદરનો જુદો. ઉપરનો રાજી, રાજી પણ ઘણો સારો છે, એ ખેલ નથી. ઉપરનો રાજ પહેલાં તો આવા પુરુષનો જોગ જ ક્યાંથી થાય? રાજીકરણ વાત તો પછી, ભેટો જ ક્યાંથી થાય? આપણે બહુ એમાં પડ્યા છે ને એટલે ખબર નથી પડતી. દુકાળ હોય એને પૂછો તમે, હા કેટલા બિચારા સાધન કરે તો પત્તો પડતો નથી. અને કોઈ અમલે તો પ્રતીતિ આવતી નથી, તકલીફ આ છે. આપણને બે વાત બની ગઈ છે, એવા પુરુષો મળ્યા છે ને પ્રતીતિ પણ આવી ગઈ છે, કેટલી ઊંચાઈ જઈને બેઠા છે. પણ બધા ઊંચાઈ બેઠા હોય તો ગડબડ ત્યાં થાય. બધા નીચે તમે ઉપર હો ને તો દેખાય, ખુશ થાય. તમે નીચે તમે ઉપર બેઠા છે ને, ખુશ થાય. હા બરાબર છે. અમે ત્યાં આવી જઈએ બધા સરખા હોય તો પછી, એટલે અહીંયા બધા ભાગ્યશાળી છે, બધા ઉચ્ચ કોટીના છે એટલે ખબર પડતી નથી. બહારના હોય ને આવા ગોટા વાળતા હોય ને, એના યોગમાં હોય તો ખબર પડે. આપણે કહે નાના બાળકો, એક નાનું બાળક મારો પત્ર લખ્યો હતો, એ કે એને ક્લાસમાં 90% પહેલો નંબર આવ્યો, મુંબઈનો બાળક. પછી કે સાહેબ પ્રાર્થના કરજો બાપાને મને માન ના આવે. હું વાત કરે, મોટા સંન્યાસી હોય ને મહામંડળે એને ખબર ના પડે માનની, આને માનની ખબર પડે. હજુ 10 વર્ષનો છે, કેવું કહે. એટલે અહીંયા આપણું સ્ટેન્ડર્ડ બહુ ઊંચું છે. આવાને ઓર્ડનરી મળે જ નહીં, ભલા આપણે રાષ્ટ્રપતિ આવ્યા હતા અક્ષરધામમાં ગાંધી દિલ્હી, એ સાથે જે હતા ને એ આઈએએસ ઓફિસરો, ઓર્ડનરી નહોતા, પાછળ ઊભા રહેતા હતા, ખાલી આમ ઊભા રહે, આખા બે કલાકમાં કાંઈ એક આટલું કામ પડે એક એક જ વખત, તો આમ કંઈ કાન ધન આપેલા પાછળ છે આપણા જેવા સિક્યોરિટી બનાવી દે નહીં, આઈએએસ ઓફિસરો બધા ઓર્ડનરી નહીં. તે મારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપે બધા ઓર્ડનરી હોઈશું, એમની આગળ ઓર્ડનરી કીર્તન બોલો છે ને, સ્વામીના તો બાળક અમે જગના છીએ રાજા, અહીંયા તો બાળક એમના, અરે મોટાટા ભલ ભલા બાળક જેવા થઈ જાય છે. ભલા આપણે ધીરુભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણી હા કેટલું જબરજસ્ત બધું એમનું વિસ્તાર ને બધું. બાપા ત્યાં ગયા તો મુંબઈ, એમને ત્યાં ભદ્રવને સ્વામી બાપા કે ઉપર બેઠો છે ના જ પાડે, કે બીજા વાલા ભાઈ તમે તમે તો ઉપર બેઠો કે ના બને જ નહીં. કહેવાનું શું કે જગના છીએ રાજા, સ્વામીના તો બાળક અમે જગના છીએ રાજા, પણ જો એવું સામર્થ દેખાડે ને આપણે ગાંડા થઈએ છકી જઈએ, એટલે ઢીલા મૂકે, દેશકાળ મૂકે, રોગ મૂકે, ઊંચું ઊંચું ના કરે, ગાંઠે નહીં એ તમને. હા સ્વામી કોણ કોણ સહેજાનંદ કોણ બોલ્યો હતો, કોણ સહેજાનંદ કોણ બોલ્યું હતું, શેખજી લકડી આપી હતી ને તો સિંધનો જ હતો. મહારાજને મળ્યા મુકશો હતો, ત્યાં કઈ જન્મી પડ્યો, લેન્ડિંગ દૂર થઈ ગયું, ભેગા થઈ ગયા મહારાજના, અને મહારાજને મારે જાઓ તમે સત્સંગ કરો સિંધમાં, મહારાજ મને કંઈ આવડે નહીં શું સત્સંગ કર, મેં કહેલો આ લાકડી આપું છું, એક બાજુ લીલી ચીથરી બાંધી આપી, એક લાલ બાંધી આપી, કે લાલ અડાડો ને સમાધિમાં જશે, જેને અડાડશે ભલે દારાસિંહ હોય પણ અડાડ્યું સમાધિ, લીલી અડાડશો સમાજ પાછો આવશે. ઓહો તો મહારાજ આખું સિંધ રંગી નાખો ઉપડ્યા, મહારાજ આમ ફરતા હતા ગામડે, એવું આમ ફરતા ફરે ગામડે, સિંધ ગયો જ નહીં, ત્યાં જ ભગવાન થઈ પડ્યો. આવું છે બધું, આપણને સાપે ને આવું થઈએ, છ ગામમાં જ હલો એ ભગવાન થઈ જઈએ. આમ ગયા એક ગામમાં ભેગા થયા લોકો દોડીને, મહારાજ મહારાજ બોલો શેખજી તો બહુ ચમત્કાર ભગવાન થઈ ગયો છે, મહારાજ મેને સિંધ મોકલ્યા હતા, અહીં શું હતા મારે છે, જાઓ બોલાવ. બોલાવ ગયા, કોણ સહેજાનંદ કોણ સહેજાનંદ, લો લાઈન કે મહારાજે તો આવું બોલે છે, આમ કર્યું વાત, લાકડી બુઠ્ઠી થઈ ગઈ. તો સમાધિમાં જાય નહીં એ તો બરાબર છે, પણ ગયેલા પાછા ના આવે, એ તો બે ફ્યુઝ થઈ ગયું ને, આખી લાકડી ફ્યુઝ થઈ ગઈ, એટલે ઓલા સગાવાલા આવ્યા અને જગાડ જગાડ કરે પણ કંઈ થાય નહીં, દોડતો મહારાજ મહારાજ ક્ષમા કરો, ઘાસનું તણું લઈ મારે કેમ બોલતો હતો ને કોણ સહેલા હતો, એટલે આવી દશા છે. એટલે આ બધા સમર છે આપણે બધા, સ્ટે, સ્ટે છે, સ્ટે તમારો પર, મારા બધા ઉપર સ્ટે ઉઠે એટલી વાર. સ્ટે ઉઠે એમ નથી, પાત્રતા તો સ્ટે ઉઠે. જાઓ, એમને તો અંતરે બનાવવા છે, ઐશ્વર્ય આપવું છે. જો યોગી આપણ પ્રસન્ન એમ આ વખતે ને ભાવના પ્રતિષ્ઠમ બતાવે. સ્વામી વરસાદ પડેલો ને બોર તલાવ આખું ખાલી થઈ ગયેલો અને લોકો ભાવનગર ખાલી કરવાની તૈયારીમાં, પાણી જ નહીં શું કરે. તે વખતે યોગી આપણ પધરામણી થઈ ભાવનગરમાં અને ઓલા મ્યુનિસિપાલના બધા એ બધા ખુશ થઈ ગયા. બાપ પાસે આવ્યા, બાપાને કહ્યું કે આવી સ્થિતિ છે. બાપા કે હાલો ભોર તલાવ આવ્યા હતા. બાપાએ કહ્યું આમ ફૂલ નાખ્યું, ઓલા લેવલ હોય છે ને એક ફૂટ બે ફૂટ ચાર ફૂટ લખે છે ને ઓલા, એ ફૂલ જ્યાં અડ્યું હતું ને આ લોકો માર્ક કર્યું. વરસાદ 10-12 ઇંચ વરસાદ પડ્યો અને ત્યાંથી પાણી પહોંચી ગયા. જો આ લોકો છે ને મહાસંયમી, ઓલું સંયમ તો બરાબર છે, ઐશ્વર્યનો સંયમ, ઓલું સંયમ આપે દેહ ઇન્દ્રિયોનો સંયમ તો છે, મનનો સંયમ ને ઐશ્વર્યનો સંયમ યોગી આપણ પ્રમુખ વાપરતા જ નથી. એ આ વખતે ખ્યાલ આવે શું સાંઈ કહ્યું આમ કર્યું ને આખી રાત 10-12 મિનિટ સવારે તો ત્યાં સુધી પહોંચી ગયો. કેવું છે આપણે સંતો છે ને પ્રમુખ સાંઈ કહે બાપા વરસાદ પાડો ને, અરે હરિભક્તો દુઃખી થાય છે. નહીં વચ્ચે વેળા કેટલ કેમ વખતે બબે 3-3 વર્ષ સુધી વરસાદ ખેંચાયો, સકે ધૂન કરો આ કરો. એટલે આવા સંતો તમે જ, મને ખબર નહીં કહેવાય નહીં કે સાહેબ તમે વૈષ્ણવ અમને આ ઈશ્વર આપો ને અમે વાપરીએ. હું કેમ દાબી રાખ્યું છે, અમને આપો ને એક થોડુંક આપી દો ને બસ, ભાઈ તમે જે કરવું કરો. આપણે આવડે નહીં ઊંધું છતું કરી નાખીએ, જ્યાં પાડવણતા ના પડે ના પાડવાની જગ્યા પાડી નાખીએ આપણે. આપણે જેના સાથે હેત હોય જા, જેની સાથે આમ ફૂકા કાઢી નાખે હોય એ જતું રહ્યું. બ્રહ્માંડ સિંહ મહારાજે કહ્યું ને, બ્રહ્માંડ આજે બ્રહ્માંડ ચલાવો તમે. ઓહો મહારાજ બહુ સરસ. રાત્રે મારે કઈ એકાઉન્ટ માંગ્યું બ્રહ્માંડ મહારાજ, 4 જણને ખાવા નથી આપ્યું. કેમ કસાઈ વેળા મારે કે ના ચાલે, બધાને આપવું જ પડે. અને ઓલું ભાઈ ફરી એનો એકાઉન્ટ જુદું લેવાય, આવી રીતે ના ચલાય. લાવો ચાવી પાછી લાવો. બ્રહ્માંડ સાહેબ પણ પાછી ચાવી પાછી લઈ લીધી. બ્રહ્મા કીર્તન મનાવ્યું, આસમાન ચડી જાવે મુવાકો બેઠા કરે તોય માયા ગુલામ. હવે એમને પોતે લખ્યું છે પણ તોય જ્યારે વારો આવે ને ત્યાં તકલીફ પડી ગઈ. સ્વભાવ પ્રમાણે બધું થઈ જાય. એટલે એમને તો બધું આપવું છે પાત્ર, પણ આપણે હરખારી એવા નથી. પાત્રતા લાવવા માટે આ બધા છે. સવારે બધા તમે લોકો આસન, અરે પ્રાણ કરતા હોય ને, મને ચશ્મા મૂકવા હતા, સરસ એવું કરવું જ જોઈએ. સમય નથી એવું નથી, હા આળસ, આમાં આળસ નડે છે. કોણ આવે કોણ કરે, બધું ચાલે છે, કાંઈ વાંધો નથી આવ્યો, આવશે ત્યારે જોઈ લઈશું, દવા ખાઈ લઈશું. લો દવા ખાવાની વાત જ નથી, દવા ખાવાનો વારો જ ના આવે ના કરો. એટલે સરસ પ્રોગ્રામ છે તમને. યોગી આપા અમને કહેતા હતા ને અક્ષરભુના આસન કરણ બધી વાત કરતા, યોગી આપા હું હજુ કરું છું રોજ સવારે. 25-30 મિનિટ સારું રહે. હલનચલન આવે આપણું થયું નથી. પહેલાં તો આપણા ગઈડિયા ખેતરે જાય, રોજ 2-3 માઇલ તો એમને અમથા અમથા ચાલી નાખે. આજે આપણે કોઈ જરાય કષ્ટ નથી શરીરને, એને કરવું તો પડે, એનો ખોરાક આપવો પડે ને, હલનચલન કરવું પડે. તો આ બધું ત્યાં કેટલા ચાલશે કે લાભ લઈ લેવાનો ઘડે જોઈને પછી ચાલુ રાખવું. 21 તારીખ સુધી નહીં, પછી પણ ચાલુ રાખવું. એટલે આવી બધી આ જેમ એક્સરસાઇઝ છે, આ એક્સરસાઇઝ છે. હા, ભલું ખાવું પીવું તો સંયમ રાખો છો, એમાં ભક્તિ છે, બીજું કાંઈ જોઈએ જ નહીં. ભગવાનની પ્રસન્નતા બી આમ પડતા જ નહીં. સ્વામીની વાત ને, ભલા થઈને કોઈ ઈશ્વરે ઈચ્છોમાં ઈચ્છા જ ના રાખો, પછી પ્રશ્ન જ ક્યાં છે આગે. એ બધું ભૂલામણી છે, ભૂલ ભૂલામણી આવે છે ને, રમત એ ઓલા એકવાર ઘૂસ્યો નીકળે જ નહીં પાછો, એવું થાય. આ બધું ભૂલ ભૂલામણી માર્ગે. સ્વામી કેન, સ્વામી જે કર્યું છે, યોગી અપન પ્રમુખ સાંઈ, એ રસ્તે ચાલ્યા જાઓ. ભૂલ ભૂલાવીને છે જ નહીં. બાકી જરાક મનનું ધાર્યું કર્યું ને, ગૂંચવાડો. અનંત જન્મથી તો કરતા હે, ગૂંચાયેલા જ છીએ. સ્વાઈન વાતમાં નહીં લખ્યું કે 100 કરોડ મણ રૂની આટી ગૂંચાઈ ગઈ હોય, કઈ તે ઉકેલો. આપણે એટલા ગૂંચાયેલા છીએ. પતંગ ઉડાડો નહી, હા અમે ઉડાડીએ, ઉડાડ પતંગ નહી. સારું કહેવાય, કોણ ઉડાડે પતંગ. હા, ધારો ઘૂંચી ગયો, દોરી છે ને આમ, નહીં આપણે જવા ઘૂંચી ગઈ તો જવા દો, ત્યાં દોરો પાય, ત્યાંથી કટ થઈ જાય પતંગ. એક ગાંઠ પણ ના હોવી જોઈએ, ઘૂંચડો તો ક્યાંથી ચાલે. હવે ધારો ઘૂંચાઈ ગયો, એક જ તોલા છે દોરી, તો ઉકેલવા રહો, બીજી ઉત્તરાયણ આવી જાય, ઉકેલવા રહો તો તો ગઠ્ઠો તોડીને ગાંઠ મારીને જવા જ દેવી પડે. ગઠ્ઠો ઉકેલવા ના રહેવાય. અમારે કંઠી ઘૂંચી જશે તો બાજુ મૂકી દેવી પડે. હવે તો સાવ ઘૂંચ ઉકેલે નહીં. હવે જેમ જેમ વધારે વધારે ઘૂંચાય. હવે એક જ તોલા દોરો ઘૂંચાયેલો હેરાન કહી નાખે, તો એક મણ દોરો ઘૂંચાયેલો હોય તો, 100 મણ દોરો ઘૂંચાયો તો આખી દુનિયા ઘૂંચાઈએ અંદર, ખુલે નહીં. 1000 મણ દોરો, 1 લાખ મણ દોરો ઘૂંચાયો હોય તો આખું આ ભરેલું ઘૂંચાયેલું બધું, 1 કરોડ મણ, 100 કરોડ મણ દોરો ઘૂંચાયેલો હોય ક્યારે ઉકેલે, કોણ ઉકેલે. સ્વામીની વાતમાં છે, આ સ્વામી ચિત્ર બતાવે છે, આપણું અંતરનું ચિત્ર દોરી આપ્યું કે જો ત્યાં અંદર આવવું છે, આટલો ઘૂંચવાડો છે. તમે જેની પાસે જાઓ છો ઘૂંચવાડો ઉકેલાય, એ જ ઘૂંચાયેલો છે, તમને શું પૂછાય. ડૉક્ટર પાસે જાઓ તમે, કયો કામ છે ને તેમ છે ને, હવે એ જ ઘૂંચાયેલો હોય. અમેરિકામાં એક મનોચિકિત્સક ગાંડો થઈ ગયો, હા શું કરો બોલો. બધાના એવા એવા એને ભેટ્યા હશે, એનું સટકી ગયું, શું કરું. બીજા 4 હાથી લાવવા પડ્યા, 4 મનોચિકિત્સક મંડ્યા એની પાસે. બહુ ફેમસ હતો, બહુ સારો હતો, એને પાછો હરખો કરવાની બહુ જરૂર હતી. બહુ કી માણસ હતો, એટલે બહુ મહત્વની પોસ્ટ હતી એની. પછી એ લોકો ચાર જણે કહ્યું કે કારણ શું છે, તો જોયું કે બેલેન્સનું માઇન્ડ એન્ડ બોડીનું. એટલે પછી એ લોકો કહ્યું આ ખાડો કે કેમ બોલવા નહીં મંડી પડે, કેટલું તો કે 10 4 5 કેમ બોલવા નહીં ખોદું બધી માટી બહાર કાઢે કેમ બોલવા નહીં પાછી પૂરી દે કેમ બોલવા નહીં કઢાઈ પુરાય કઢાઈ પુરાય 8 10 વખત કર્યું ને હરખું થઈ જાય. પણ કહેવાનું શું કે તમે જેની પાસે જાઓ એ જ ઘૂંચાયેલો છે, કોણ ઉકેલ આવી દે. આપણે સુપર ઉપર ચોટ્યું બધું થાય છે કરે છે, પછી આટલી જરૂર છે આપણે એક જ પળ ખોદીએ છીએ આપણે વધારે નહીં, તો એટલામાં એટલામાં બધું થાય છે. હજુ ઊંડા જાઓ તો ખબર પડે બધું એટલો ઘૂંચવાળો છે ને. તો જો આપણે આ મળ્યા છે ગુજવાળો ઉકેલા, આ 100 કરોડમાં હોય ભલે હોય આમ ઉકેલી દેશે આમ ચપટીમાં, એ વાત છે. પણ એ કેમ કરવાનું, મન ધાર્યું કે તો વધારે ગુંચાશો, 100 કરોડમાં છે ને તો 1 કરોડમાં વધારે જોડી દો. હા એ કેસે એમ કરશું તો આ મોકલી જશે. એ કેમ કરે એમાં આપણને શંકા બહુ જાય, આ પૂજા કરો આ ઘૂંચાળ ઉકલી જશે, કરી તો જુઓ પૂજા. આપણે કહીએ તો આખું સારું કચરો જ છે, વ્યવસ્થિત પૂજા કરી તો જુઓ ખબર પડે કેમ થાય છે. એ તો શિવલાલ શેઠ કરતા, જે એમની પૂજામાં મહારાજ આવતા સાક્ષાત, શિવલાલ શેઠને ના દેખાય, એ તો અંતરમાં જ જોતા. બીજા બધાને દેખાય, બધા સંતો આવતા, શિવલાલ શેઠ ગ્રહસ્થ નગર શેઠ એની પૂજામાં સંતો આવે ને બેસતા. એકવાર સંતો અડધી પૂજામાંથી ઉપડ્યા, શિવલાલ શેઠ હા સંતો હજુ પૂજા બાકી છે, સંતો કે તારું ડાચું જોવા નથી આવતા, તું પૂજા કરે છે એટલે સામે મહારાજ બેઠેલા હોય છે, એમના દર્શને આવીએ છે, આજે મહારાજ જતા રહે એટલે અમે જઈએ છીએ. શિવલાલ હા આજે એક થોડોક સંકલ્પ થઈ ગયો વ્યવહારનો, મહારાજ જતા રહ્યા. બાકી 3 3 કલાક પૂજા ધ્યાન ધરે ને શિવલાલ શેઠ, તાકાત નહીં કોઈની, મનની તાકાત નહીં. બીજું તો શું વાત, અરે મનજી કાંઈ ના કરી શકે, કાનપીડી પકડી મરોઈને બેઠા હોય ચેં કે ચું ના કરી શકે, સીધા ભગવાનમાં ધ્યાન. બાપુજી કહે સતારા જો ધ્યાન શીખવાડ ને. શિવલાલ શેઠ કહે બુજી તમે શીખા જેવું નથી, તમારું કરો બરાબર છે. હે કે મને આવું કેવું, મેં જાણ્યો ને તું મને આવું કહે છે, મારો દીકરો થયું મને કહે છે, હવે આમાં દીકરો બાપ ચાલે એ પેલું સરાવર છે. જો પ્રહલાદજીને ક્યાં એનું બાપ, બાપ દીકરાને કેમ પ્રશ્ન છે. હવે કેટલાય હોય છે દીકરો જોરદાર હોય તો બાપમાં ઠેકું જ ના હોય, બાપ દાર દીકરામાં ઠેકાણ એવું કંઈ છે જ નહીં, આ વસ્તુ આખી જુદી જ છે. એટલે આવું બોલ્યા શિવલાલ, સારું બેહો લો શીખો શીખવાડું. બેહી ગયા શિવલાલ શેઠ કે બાપુજી આખું બોટાદ શહેર બળી ગયું. હે એ શું બોલ્યો, ધ્યાનને ને બોટાદ શહેર બળી ગયું શું લેવા દેવા. શિવલાલ કે બાપુ કહું એમ કરો ને, સારું ચાલ બળી ગયું આખું બોટાદ બળી ગયું ચાલ આગળ ચાલ. તો કે આપણું ઘર તો વચ્ચે છે બોટાદમાં, તો આપણું ઘર રહેવું કે બરી ગયું. ઊભા થયા શિવા તવડાને તારી પાસે રાખ, ચાલતા થયા. આ બધી ગડબડ શું છે. શિવલાલ શેઠ એવા જબરજસ્ત હતા, ધ્યાન કરવા બેસે ને બધું ઉભારી નાખે, સાખ્યો તું રાખનો ઢગલો એના ઉપર બેસીને પછી પૂજા કરે. કોઈ તો રહ્યું શું, મન જાય ક્યાં? ઘર બાર કુટુંબ બધું બારી કરીને પૂજા વખતે બસ આટલું જ, આ કલાક મારે બીજું કોઈ કામ નથી, એ આ એક જ કામ છે, આનાથી બીજું કોઈ કામ જ નથી રહ્યું મારે. એ તો શિવલાલ શેઠ બેસતા ત્યારે થાય પૂજા. આ તો પૂજા પહેલાં જ 15 લિસ્ટનું હોય કામ, પછી પૂજામાં બે પાંચ ઉમેરાય લિસ્ટમાં, તેને શાંતિ રહે થોડી. બીજી જે જે બાકી દોડીને આવે લિસ્ટમાં ઉમેરો થાય, એમ ના થાય તો એ સ્વામી બાપા કરી શકે, આપણી તાકાત નહીં. સ્વામી જોયા તમે પૂજામાં આવતા ને સાથે એકદમ ફટ ચોટી જાય, એકદમ જોવાય ને કોણ આવ્યું, કોને કેટલા માણસ, કાંઈ નહીં આમ એકદમ. તો જોજો પેલો પ્રસાદ પેલું કરે ને તે એકદમ એમાં જ ધ્યાન હોય, એક એક ક્રિયામાં, પૂજા એમની એક ક્રિયામાં તે વખતે બિલકુલ મન, કાંઈ કોઈ વાત કરે ને પણ તો ચિત્ત ત્યાં હોય. હા એ વાત જુદી, એમની કોપી ના કરવી આપણે, આપણે આ રીતે કરવું, શિવલાલ શેઠે કર્યું તે કરવું પડે આપણે. હા એ બધું સાંખ્ય કરી નાખવું, બારી નાખવું, કારણ છે જ ખરું તો એ જ છે, અંદરથી બારવાનું છે. બહાર શું બારવાનું છે, બહાર તો બરેલું છે, અંદરથી બારવાનું છે. બહાર બરી ગયું, અંદર ના બર્યું ને તો એ કોઈ અર્થ નહીં. અને બહાર બધું ઊભું અને અંદર બરી ગયું, પતી ગયું. જો મહારાજે ગુણાતન સ્વાઈને કહ્યું કે તમે ઘરના બધા માણસો એને બારી કહી ના હો પછી સાધુ બનાવીએ, ઉપડ્યા મુક્તાન કે મહારાજ ખરેખર તો બારી ના આવશે, એમને કાંઈ નહીં નડે. મહારાજ પાછા બોલાયા, દીક્ષા આપી. ભાઈ ગુણાતન સ્વાઈ શું બોલ્યા, બાર અંદરથી બધું બારી જ નાખ્યું હતું, તમે આજ્ઞા કરો એટલે બહાર જ બહાર જતો હતો. હજુ કેવું એમને, અત્યારે આપણે છીએ બરાબર, તમારી ઘરની જ બાજુનું ઘર સરગ્યું, તમે કંઈ થાય આપણે? એટલું તો ના થાય એમ ગુણાવે એવું જ માનતા હતા. અંદર બારી કંઈ પણ બહારનું પણ એ રીતે માનતા હતા, મારું કંઈ છે જ નહીં, અંદર બરી ગયું પછી બહારનું કંઈ રહેતું જ નથી, પોતા પણ અંદર છે ને એ જ બધું બહાર ઊભું કરે છે બધું. હા જનક રાજા નતા, આખી મિથિલાના કે મારું કંઈ બરતું જ નથી, છે જ નહીં મારું તો યાર પૂજા વખતે આટલું, પૂજા સમય આવું કરવું જોઈએ, આટલું અડધો પોણો કલાક આમ પહેલાં પહેલું મારે બીજું કોઈ કામ નથી આ સિવાય, દ્રઢ રીતે થોડ એક દિવસે નહીં થાય, પણ આ રીતે પ્રેક્ટિસ કરો રોજ. આ રીતે બધું બારી કહીને પછી પછી જે નીકળાશે જ નહીં બહાર તમને પૂજામાંથી. હા તો કહે તો નીકળી જાય, આપણે તો સુરવીર છીએ, એના માટે બહુ તૈયારી જોઈએ નીકળાય નહીં. અંદર જતા નહીં નીકળવાની વાત જ ક્યાં છે, હોલમાં જઈએ તો બહાર નીકળવાની વાત છે ને, પણ આ રીતે કરવું જોઈએ બધું. એટલે આપણે આમાં ધ્યાન આપો, બીજી ઈચ્છા ના રાખો, આમ ઐશ્વર્ય પામવા માટે નામ ને તે કાંઈ નહીં, દાસના દાસ થવાની ઈચ્છા રાખો. એ અમને બતાવી આપ્યું જે બધું કહે એ જ કરો, એમાં 90% માર્ક લાવો. હા જે પૂજા છે, કથા થાય, સેવા છે, હરિભક્ત સમસુરત ભાઈ, એમાં 90 એમાં જ કરવાનું છે, એ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. બાકી બધું ભૂલામણી છે, ભલે આપણા મનમાં રહે આમ કોઈ નામ થઈ જાય ને આમ કોઈ, એ બધું ખોટું છે. આ લોકો એકદમ સરળમ હાથમાં આપી દે છે, તૈયાર. એટલે કુરાન વાંચે તો જો અહીંયા મહારાજ વાત કરે છે, મલિન વાસન ના રીતે રાજી થાય આ કરો, ઓલું બધું ધ્યાન ને જંગલમાં જઈને સમય એ બધું કાંઈ નહીં, બધું આ કરો ને, મલિન વાસના ટાળો. બહાર તો આપણે નાઈ ધોઈએ છે સાફ કરીને, અંદરનું. સ્વામિનારાયણ હરે સંવત 1889 ના આર્થિક સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, ગઈકાલે શું હતું ખ્યાલ છે તમે, બાયર મેલ જતી રહે કેરાને ખબર જ ના હોય એકાદશી છે ક્યારે ગઈ ક્યારે આવું છે, એટલે લખવું પડે. ઓલો ઠાકોરજી આ મૂકે છે ને, આવતીકાલે એકાદશી છે, આજે એકાદશી છે, એ જતી રહે બાયર મેલ. સ્વામિનારાયણ હરે સંવત 1889 ના કાર્તિક સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચના દરબારમાં દક્ષિણાય દ્વાર ઓળાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને શે ગુલ્લાવદીના ધોરાને પીરા પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. ચંદનના વાઘા કલા સરખા બધે આવે તો એ તો પહેલા છે ને, પહેલા એવો ટાઈમે ને એકલો પૂજારી હોય કેટલું કરે, એટલે આમ થોડાક છાતી ઉપર થાપી દેમ. હા, પછી ઉપર પેલી આ પટ્ટી આવે છે ને, બધી આમ બે ચાર લગાવી દે. બસ ભાવદાસ સંતો જાજા થયા, ભક્તિવાળા થયા, બાપાનો રાહીપો લેવાવાળા થયા, એટલે બધું સરસ ભક્તિપૂર્વક કરે, બધું પોતાની કળા પોતાની આવડત બધું દાખવે. બધે આપણે બધા મંદિરમાં સરસ થાય વાઘા. પછી શ્રીજીમાં જે મુક્તાન સ્વાઈને પ્રશ્ન પૂછ્યો, જે કોને પૂછે છે, કેવો પ્રશ્ન જોજો. તમારે ક્રોધ થાય છે તસ્ય નિમિત્તે થાય છે, આ મુક્તાની સત્સંગની માં કહેવાય. કોઈ દિવસ ગુસ્સો નહીં, એમને મહારાજ પૂછે છે તો આપણી તો વાત જ ક્યાં રહી. મહારાજે કહ્યું મુક્તાન સાહેબ પૂછ્યું તમારી વિશિષ્ટતા શું, મુક્તાન કે મારે કોઈ માર માર કરતો આવતો ને મને જોઈ ને શાંત પડી જાય, કે એ વિચારવું પડશે, એમને માની ના લો. બીજા બધા પોતાની વિશિષ્ટતા કહી મહારાજ માની લીધું. ગોપાલ સાહેબ કહ્યું કે અનંત કોઈ બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય છે, મને એકવાર હું ધારું તો મારું ધાર્યું થાય, કે બરાબર છે. નિત્યાનસન પૂછ્યું કાકા હિન્દુસ્તાન કોઈ મને જીતી ના શકે શાસ્ત્રાર્થમાં, 11 વર્ષની ઉંમર તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધેલો, 11 વર્ષની ઉંમર કેટલા વર્ષ થયા, 8 અને કેટલા આટલા નાના નિત્યાન સમેત બધા શાસ્ત્રો નો અભ્યાસ કરી દીધા, બધા શાસ્ત્રો નો જો કેવું કહે. હેલો મહારાજ આગળ બધા પોતપોતાની વિશિષ્ટતાની વાત કરતા હતા, ત્યાં મુક્તાન સાહેબ આ કહ્યું કે મને ગુસ્સો ચડે જ નહીં, સામો ગમે ગુસ્સે ભરાયેલો હોય ને તો એ ઠંડો થઈ જાય, તો મને ક્યાંય ગુસ્સો થાય. તો મહારાજ એમને પૂછે છે કે તમને ક્રોધ નિમિત્તે થાય, લો જ્યાં થવાનું કોઈ સંભવ નથી ત્યાં મારા પ્રશ્ન લાગે. એટલે આપણે પૂછવાની વાત જ ક્યાં રહી, આપણે તો હાઈલી જરાક થાય એટલી જ વાર, લાઇટર હોય છે આટલું જ ભડકો થાય, ભૂપ એનું એટલે ગેસના ચૂલો તો એકદમ હોય ને, એવું કહે ને આપણે એવા જ છીએ, કેવા ગેસના ચૂલા લાઇટર જેવા. આ લોકો લાઇટર જેવા કહે, આ મોટા ગેસના ચૂલા કહે. આ લોકો ગુસ્સો થાય જરાક આમ કરો ને એકદમ ગુસ્સો, કૂતરા બલાડાય ગુસ્સે થાય છે. તો આમ કરો જે કૂતરા આગળ જોજે. તો મુક્તાન સાઈન મહારાજ પૂછે કે એમને થતું જ નહોતું, તો એમને પૂછે અને કેટલું નિમિત્ત હોય તારે ક્રોધ થાય છે? અને અમારે તો એકથી લાખ રૂપિયાથી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં, એકથી લાખ તે વખતના લાખ, હા આજના તો અબજ, એકથી કરોડ કહો ને, એકથી દસ કરોડ સુધીનું નુકસાન થાય ને તો પોતા સારું ક્રોધ ના થાય. ક્યારે ક્રોધ થાય? અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે, ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારેક, બહુ નહીં આમ લવાય, ક્રોધની ચટકી, આમ ચટકી આવે છે, પણ પોતા સૌ તો લેશ પણ ક્રોધ આવતો નથી, અને કોઈ સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આઠી પણ બંધાતી નથી. જો મહારાજનો ક્રોધની ક્વોલિટી જો અને આપણી ક્વોલિટી જો, મારાનું ક્રોધ કેટલું રિફાઇન્ડ છે, આમ રિફાઇન્ડ આવે છે ને ઓઇલ ડબલ ફિલ્ટર, એ મારાનું તો 100 ટાઈમ ફિલ્ટર્ડ છે, અંદર ક્રોધ જેવું લાગે જ નહીં. તેલ આવે ડબલ ફિલ્ટરમાં કાંઈ હોતું નથી, કસ બધું કાઢી નાખે છે, એટલે ડબલ પોલિશ ચોખા કૂચો જ હોય, બધું કાઢી નાખે. એમ મારે બધું 100 ટાઈમ ફિલ્ટર, 100 વખત ફિલ્ટર કર્યું, ક્રોધ તો આવે જ ક્યાંથી? એટલે એક જણને અમે ગયા હતા ને, કારેલાનું શાક બનાવ્યું, બધું છોલી નાખ્યું પહેલાં, બધું ખરે નીચે ધોરું આવી ગયું ને ત્યાં સુધી છોલું નાખ્યું, પણ લીલું આટલું ના રહ્યા. પછી એને મીઠામાં બોર્યું, મીઠાનું પાણી બરાબર, પછી તર્યું, પછી ગોળ નાખ્યો, ક્યાં કારેલા રહ્યા. કારણ ડીટુ તો એક અંશ એક એટમ પણ ના રહ્યું, કારણ તો કારણ શાક કહેવાયેલો, પછી કાજુ ને એ બધું નાખેલું. મહારાજે કે એમનો ક્રોધમાં આવું છે બધું, રહ્યું જ ક્યાં ક્રોધ? તો ક્રોધ કહેવાય છે, ક્રોધનું એક લક્ષણ નથી. મહારાજ જે વાત કરે છે ને, ક્રોધનું એક આટલું લક્ષણ નથી, છતાં આમ જરા કરે ને એટલું તમને લાગે ક્રોધ કયો, અંદર એવું અંદર કંઈ છે જ નહીં, કારણ શાક જેવું બધું કાઢી નાખ્યું એવું. તો જો મારે શું કહે છે, એક તો અમારે પોતા સ્વરૂપ ક્રોધ આવતો નથી, એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરીને પોતા સ્વરૂપ ક્રોધ આવતો નથી. આવે છે કોના માટે આવે છે, કે બળ્યો હોય ગરીબને પીડે, અન્યાયનો કોઈ પક્ષ લેતો હોય, અધર્મ ધર્મનો લોપ કરતો હોય, આ 3 બાબતમાં માર કે અમને ક્રોધ આવે, તો પણ શું કહે છે, ચટકી. આપણે પાસેર પાણી ગરમ કોઈ 10 મણ લાકડા બારીએ, આપણો ક્રોધ એવો છે, આટલું પાણી ગરમ 10 મણ લાકડા બારવાનું હોય, એમ કોઈ બચારો બાળક જરાક ભૂલ કરીને 10 મણ લાકડા ધીમી નાખે, બચાર એવું નહીં, ના કે આમ કોઈ જરાક આમ ચટકી આમ, એ પણ ક્ષણ માત્ર ટકતું નથી, પછી એ ચટકી પણ ચટકી અને ક્ષણ માત્ર રહેતી નથી આવું, અને આટી પણ બંધાતી નથી. આપણે તો આટી બંધાઈ જાય, કોઈ પર ગુસ્સો કર્યો હોય ને ભાઈ, ફરી તમે એને જુઓ ને પાછો ગુસ્સો થાય, અંદર થાય, બહાર ના આવે, અંદર તો થઈ જ જાય. મારું ઓલું પરમદેશ ભટકાવે એ જ આટી બંધ થઈ જાય. અને જો મહારાજનો ક્રોધ ક્યાં ને આપણો ક્યાં, સાંઈબાપાનો ક્રોધ ક્યાં ને આપણો ક્યાં, શાસ્ત્રી ગુસ્સે થતા, નિર્ગુણ સાહેબ ગુસ્સે, પણ નિર્ગુણ સાહેબ તરત જ પગે પડતા, માફી માગતા, છે ત્યાં તાકાત કોઈ પર ગુસ્સો કહી એને દંડવટ કહી શકો? હું કરે તો તમારો ગુસ્સો ક્યાં કચરા પેટી નાખવા જેવું, અને આ ગુસ્સો તો સિંહાસન મૂકીને પૂજવા જેવું. આ લોકોનો ગુસ્સો એ કલ્યાણકારી છે ગુસ્સો, હા ભગવાનની મૂર્તિ સમાજ ગુસ્સો જ ના કહેવાય, દેખાવ ગુસ્સાનો છે. પછી મુક્તાન તેમ તમારે કઈ રીતે ક્રોધ આવે છે ને કઈ રીતે ટળે છે એ મારે મુક્તાન સ્વામી પૂછે. મુક્તાન ક્રોધ આવતો જ નહોતો, તમે મહારાજ પૂછે છે તેમ મુક્તાન સ્વામી કહે છે. ભાઈ મુક્તાન કહું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવરાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. આપણે કોઈ સદને ગુસ્સે થતા જોયા તો ક્યાં કે આ સાધુ ગુસ્સા રહે છે, આપણે ગુસ્સો કે શું વાંધો છે, લો દાનત જ ખોટી છે, સત્સંગ કરો દાનત ખોટી છે, રુચિ ખોટી છે. તને સ્વાઈની વાતમાં ને કે રુચિ સહાય તો અંતે રુચિ સહાય કરે છે, ત્યાં ક્રોધ ટાળો છે અંદરમાં, આ તો ટાળવો છે, પણ પછી કોકને ગુસ્સો કરતા જોઈએ તો પાછું આપણે મૂકી દો, બરાબર છે જે ગુસ્સો કહે હું અહીં તો ઝાપટા જ છે બધાને, બસ આવું નક્કી થઈ જાય, નક્કી આમ કરવા કે આમ નક્કી થઈ જાય, સસો ઝાપડા જાય, કાંઈ ગુસ્સો છે ભલે થતો કરવા થવા જ દેવું, કે આ બા કોઈ હરખ ના રહે, તું હરખ ન રહે બીજાને વિચાર કરે. યાર પ્રમુખ સાહેબ કહ્યું, આપણે કેટલી વાર સ્વામી કહ્યું કે આ સત્સંગમાં આપણે આપણું કરવાયા છે, આટલું યાદ રહે ને 50% માર્ક વધી જાય તમારે, રહેતું જ નથી. આ બીજાનું જ કરવાયા છે, બીજાનું જોવાનું, બીજાને હરખા રાખવાના, બીજા પર કાબુ રાખવાનું, બીજાને દોષ ટાળવાના, પોતે તો બ્રહ્મરૂપ છે એ તે અર્થે. અને આવું થાય ને તારે વધારે થાય તો બીજાનો તો વાંક દેખાય ને ત્યારે તમને, તમે પોતાને ડબલ બ્રહ્મરૂપ માનો છો, આવું છે. જો બીજાનો વાંક ના દેખાય ને તમે પોતાને બ્રહ્મરૂપ એટલે કહી જ ના શકો એને, પણ આપણામાં છે એટલે સહમ દેખાય છે બધું. સત્સંગમાં આટલું સત્સંગ કહેવાય, શું આપણે પોતે પોતાને કરવાયા છે, આટલું જો જ્ઞાન થઈ ગયું ને ડિસ્ટિંક્શન માર્ક મળી જાય સત્સંગમાં, 75% ઉપર વિશેષ યોગ્યતા, આટલું જ તમને ફિટ બેસી જાય, ધૂંધળું ધૂંધળું નહીં એમ, ક્લિયર કટ અંદર કોતરીને લખી નાખો તમે આપણે આપણું કરવાયા છે, 75% માર્ક મળ્યા. પછી બાકી શું રહે, આટલું જો જાણ પણ આવી ગયું તો 25% પછી આમ આવી જાય, 100% આમ આવી જાય. આ નથી ખબર પડતી આપણે આપણું કરવાયા છે, બોલીએ 100 વખત બોલીએ, 100 વખત સાંભળીએ તોય નથી સેટ થતું, જરાક કોઈને અવરાઈ દેખાય ને પોતાને ભૂલી જ જાય કે હું આ મારું કરાય, ભૂલી જ જાય, વળા અવરાઈ દેખાય ને તટ બધું ભૂલી જાય, જ્ઞાન ધ્યાન બધું કચરા પેટીમાં જતું રહે, અને ઓલો પ્રધાન થઈ જાય, ઓલાનો વાંક દેખાય ને એને હરખા કરવાનો વિચાર શરૂ થઈ જાય તમને. બસ આવું છે. એટલે મોહ છે આ, મહારાજે કહ્યું છે ને બધાને ત્રેપન કહ્યું જ છે મહારાજે. મોહ શું? પોતાના અવગુણ ના દેખાય, ચોખ્ખું લખ્યું છે. હા મોહ છે આમ. એટલે આપણે આજના પૂરતું આટલે આપણે લેસન લઈએ. આમ શું એક લીટી કહો આજનું લેસન? આપણે આપણું આપણે બીજાને કરવાયા છે સહજાન સ્વામી મહારાજની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રથમ અમારું અંગ કહીએ, અમને અંતરમાં અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે, એવું થાય છે. હવે હરિભક્તોને જોઈને બહુ ઉમંગ થાય છે. આપણે તો તપાસી સો ભલે પણ તપાસી જો મહારાજ જે વાત કરે છે એ આપણા માટે કરે છે કે તમારે પણ આવા સ્વભાવો રાખવા, નહીં તો પોતાના વખાણ માટે નથી કરતા, પણ આપણને આ સ્વભાવ કહેવાય એ રીતે મહારાજ કહે. તો મહારાજ સીધી વાત કરી કે અમારો અંતર પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. પહેલાં તો આ વાત આપણે ઘણું છેટું પડે છે, ઉમંગ થાય પણ તમને ઓળખીતા જાણીતા છે, પણ બધા હરિભક્તોને જોઈને ઉમંગ ના થાય. મારા સમગ્રપણે વાત કરે છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે એમાં અંતરમાં બહુ દુઃખ થાય છે. જો બીજી વાત, અમારા કોઈનો દોષ દેખાઈ જાય એટલે આપણે જતા હોઈએ અને ઓલા રસ્તામાં બધા ગંદકી હોય એને એક જરાક લહેર આવે તો આપણને કેટલું બધું થાય. તો મહારાજે કહ્યું કે અમારા કોઈનો દોષ દેખાઈ જાય. હવે મહારાજે આટલી કક્ષાએ વાત કરે છે અને આપણે અભાવ ગુણ લઈએ છીએ. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. દુઃખ નહીં, ઘણું દુઃખ થાય છે. કોઈને જરાક દોષ દેખાઈ જાય તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. એટલે આ સ્વભાવ મહારાજને ક્યાં સ્વભાવ છે, પણ આપણે શીખવાડે છે કે તમારે પણ આવા અંગ બનાવવા. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અંતરમાં ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણને કેટલું દુઃખ થાય છે એ જોવાનું છે. આપણે તો ધામધૂમથી અવગુણ માની લઈએ. અવગુણ આવી જાય તો શું વાંધો છે, એવું મનમાં રહે છે. પણ દોષની પરવા કરતા નથી કે હરિભક્તના દોષ દેખાઈ જાય તો એવું અંગ આપણે બનાવવાનું છે. કોઈનો દોષ અમારાથી દેખાય અને તેને રાજી કરીએ છીએ
1: તારા અંતરમાં શાંતિ થાય. હવે કોઈનો દોષ દેખાઈ જાય તો એને રાજી કરીએ, અને જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ, તારા અંતરમાં શાંતિ થાય. તો મહારાજે કેટલી અભાવ ગુણ માટે કેટલી બધી ચાવી મારી, ચાવી પર ચાવી પર ચાવી પર જવા પડે. તીજો અમે ગયા હતા, એક તિજોરી જોઈ હતી, તો તિજોરીમાં ત્રણ ખાંચા હતા. પહેલું ખાંચો તો ઉપર રહી, બીજું ખાંચો અંદર ડિટેલ, અને ત્રીજું ખાંચું વસ્તુ હોય એ પામી આપણે. એટલે મહારાજે અભાવગુણની કેટલી વાત, ત્રીજો ખાંચો અભાવગુણ લેવા જ નહીં. પ્રથમ વારો આમ કહીએ, અમને હરિભક્ત જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યાં અંતરમાં શાંતિ થાય છે. મારે કેટલું બધું કહ્યું, કોઈનો દોષ દેખાઈ જાય અમે એને રાજી કરીએ, દોષ દેખાઈ જાય એટલે જરા એક લહેર આવી દોષની, જથ્થાબંધ નહીં, જરાક જ દોષની લહેર આવી જાય તો મારા બહુ દુઃખી થાય છે, અને તેને રાજી કરીએ ત્યારે છુટકારો થાય. એને ગમે એવી રીતે રાજી કરીએ ત્યારે મારા અંતર બહુ દુઃખ થાય, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય, જરાક દોષ દેખાઈ જાય તો તેને રાજી, એ જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ. એટલે અભાવગુણની એકદમ જડબેર સલાટ ના પાડી છે, અને તેને રાજી કરીશ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. આ આપણે વિચારતા જ નથી, કઈ અભાવ ગુણ આવી જાય આ અમે શું કરીએ. જો પોતાને ઉપર દયા ના ખાવી, એને રિમાન્ડ ઉપર લેવું અભાવ ગુણ. જો મહારાજે આટલું બધું કહે છે એટલે આપણે પણ ખૂબ તકેદારી રાખે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે, અને આપણે એક એકથી અભાવ એક એકથી એ હવે નકામા છે એવો બધો વિચાર કરીએ. મહારાજ સૌરો વિચાર કરે, એક એકથી ગુણે કહીને અધિક છે, અને તમે શોધવા જાઓ તો મળે જ, પણ આપણે એવી દ્રષ્ટિ જ નથી. એટલે અભાવગુણની વાત અંતરમાં

તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે આવા ગુણો કેરા કોઈનો ગુણ કોઈનો ગુણ દેખાઈ જાય, સેવા થઈ જાય તો અતિ આનંદ રહે. આહા, અક્ષરધામનું સુખ એ રીતે રહેવું. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે સૌનું ગુણગાન કરવાની વાત આવી. મારા શ્રીજીમાં જ વાત કરે છે, એટલે કેટલી કક્ષાની વાત કરે કે આપણે પણ આ ગુણ કેળવવા જ. અમારા હાથ તેમની સેવા બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. અને પછી બીજી વાત કરે છે, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. સેવા ના થાય, આપણે પહેલામાં પહેલું સવારે ઉઠતાની સાથે કોની સેવા કરી, કોનો ગુણ લેવો છે એનાથી શરૂઆત કરી. બીજી અવરી સવરાત કરીએ તો દોષ દોષ દોષ અને તમે ખાડામાં નાખે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. હવે જરાય દુઃખ થતું નથી, ના મળે તો કાંઈ નહીં એવું રહે. પણ સેવા શોધવી, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. તે અપાર દુઃખ, આપણે સહેજ પણ દુઃખ થતું નથી અને મહારાજ કે અપાર દુઃખ થાય. તે અપાર દુઃખ એવું થવું જોઈએ તો આપણે આ ગુણ મહારાજ કરે. આવી રીતે ભક્તિ સેવા બધું કરવું, ગુણ જ લેવાની વાત. પછી બીજી મહારાજ કહે, એક હરિ ભક્ત બીજા હરિ ભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. પછી દબાવવાની વાત આવે, દબાવવાની અનેક રીત છે. પ્રવચનથી એના કરતાં સારું પ્રવચન કરીએ તો એ દબાઈ જાય. અને એ તો સામાન્ય વાત છે, પણ રીતસર દબાવે એક હરિભક્ત બીજા હરિભક્ત દબાવે એટલે એનું કંઈ ચાલવા ના દે, એને દાબમાં રાખે અને એનું ખોટું તો ઈચ્છે ભલે ના પડતા પણ ખોટી ઈચ્છા થાય એના માટે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર ભાવ આવે છે. મહારાજ શબ્દો વિચારવા જોઈએ કે આવા અંગ આપણે કેળવીએ, કોઈને દબાવવા નહીં, કોઈને દુઃખી ના કરવા, બધા નમતા રહેવું. આ સત્સંગ મળ્યો છે, નમતા જ રહેવું એ વાત આવી. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર્ભાવ આવે. તરત ઇન્સ્ટન્ટ કોફી, તરત અભાવ આવે છે. મહારાજને તો અભાવ આવે નહીં કંઈ, પણ એ આવી રીતે કોઈને દબાવવા ને કરવા એ આ સત્સંગમાં જોઈએ જ નહીં. તો નમતા જ રહેવાની વાત છે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. જે દબાવે છે, જે હરિભક્ત બીજા હરિભક્ત દબાવે છે એની વાત કરી મારે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. કેટલું બધું મારે લખી કેટલે

0: ela satsangma namta jiru namta jiru to antarma shanti thai sukh thai nahi to ye bhale upar se baat karta hai par antarma klesh ne ashanti rej be barobar ya be jan jhagadta hai te dekhi antarma bhav thato nahi te Shriji Maharaj and Gunatidan Swami Manakav Satsangma Barobariya Panu Rakhuni Barobariya Thai A Murti Khot Shai Pashi Maharaj Kese Ame Eva Bhakti Seva Gran Kariye Chhe Ame Eva Bhakti Seva Gran Kariye Chhe Lakshan Bataye Chhe કયા કયા લક્ષણ એમાં હોય એની વાત મારે કહે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતા રહે. જો મહારાજ અતિશય ડરતા રહે રખે કોઈને ધ્રુવ થઈ જાય એવા બીતા બીતા મારે કહે કે કોઈ ધ્રુવ ના થાય. અરે અંતરમાં એટલે કોની સેવા ગ્રહણ કરીએ છીએ? શ્રીજી મહારાજ વાત કરે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ કે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનું રખે ધ્રુવ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે ક્યારે ટાઈમ મળે ઘણ ખોદવાની સમય મળે, રાત દિવસ એટલે 24 કલાક ગુણ જ ગાયા કરે. તો મારા એવાની સેવા માં અંગીકાર કરે છે. બીજા બધા નહીં, અમતા ફાલતું ફળ બધું દેખાવો કરે એ સેવા ગ્રહણ ના કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આવા ભક્ત હોય તો આ સત્સંગ મળ્યો છે, સત્સંગ આવ્યા છે, શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપી ભગવાન મળ્યા છે, આ બધું અને આ બધું જૂથણા કરીએ કેવું કહેવાય? તો આપણે આ જેને સત્સંગ મળ્યો છે એ તો બહુ સાવધાન રહેવું. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય એ મંત્રમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એટલે આપણે આ માર્ગ પકડો, રાત દિવસ ગુણ ગાય તો એ મહારાજને બહુ ગમે છે. એ રાત દિવસ સેવા કરે અને ભક્તનો ધ્રુવ કરતો હોય અને કંઈ વાંકું ચૂકું બોલતો હોય તો મહારાજ અતિશય મારને ના ગમે. અને પછી કયા કઈ સેવા ગમે છે? એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી છે. ભલે અમારી સેવા ના કરતો હોય, જો આપ પકડી રાખવા જોઈએ છે, આપ બધું આવી જાય. મહારાજ કહે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ? જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય એ ના કરું એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે રખે ભક્તનો ધ્રુવ થઈ જાય, રખે ભક્તનો ધ્રુવ થઈ જાય એમ અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. એવા ભક્તની સેવા ગ્રહણ કરે સેવા મન કરો વચને સેવા હોય, તમે દેહે કરીને સેવા આપે દેહ કરીને સેવા એ જ સેવા માનીએ છીએ. પણ મન કરો વચને સેવા કરે એટલે મનથી ગુણ ગાયા કરે, તો મનમાં બધાનો ગુણ રહે અંતરમાં, તો એ સેવા થઈ જાય. આપણે દેહ કરીને સેવા થાય ના થાય એ વસ્તુ જુદી છે. એમાં નથી અને રાજદેશો ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. એવા મહારાજ અવારી જાય એવા હરિભક્ત. હરિભક્ત ગમે હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, અને બધી કોઈ બીજી સ્થિતિ ના હોય, તો એમ મહારાજ કે એવાની સેવા અમને ખૂબ ગમે છે. ભલે અમારી સેવા ના કરતો હોય, સેવા આપણે સેવા દેહ કઈ સેવા જ માનીએ છીએ, બીજી સેવા ગણતા નથી. પણ મારે સેવા મન કરવું છે ને બધી, એટલે મનમાં ગુણ ગાયા કરે. મન ભલે જતો હોય, મારા ફેરવતો હોય, પણ મનમાં હરિભક્ત ગુણ ગાતો હોય. અમે ભલે મારી સેવા ના કરતો હોય, બીજી વાત હોય, ભલે મારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. આ ધંધો કરો, આ વસ્તુ પકડી, આ બેઠા બેઠા તા એક ઇંચ ખસવાની, એક દોરો ખસવાની, અને સેવા બહુ મોટી સેવા થઈ જાય. અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મોટી આપણે આટલું બધું કરવું, મનમાં ગુણ ગાયા કરવા બધા. જો યોગી આપણે કહેતા ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું સૌનું ભલું કરો, એક બે નહીં, તમારા હેતવારા હોય એની નહીં, બધાને ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું આવી ગયું. પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમે, કોઈ અમારી સેવા કરે, જો દેહ ગઈ સેવા કરતો હોય, બધું લાડ જાત જાતના લાડ લડાવે અને એ રીતે સેવા કરતો હોય, પણ બીજાના અવગુણ જોતો જોવા પર જ તાન હોય. આ ચાલતું જ હોય, હવે અઘાતું તપાસ કરીને તો જ પકડાય, નહીં તો બધું ચાલ્યું જ આવે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, બીજાનું બીજાને પડી જ ના હોય, બીજાને જે કરતા હોય એ રીતે સેવા કરતો હોય એ મારે ના ગમે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ પણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, એટલે બીજાનું ખોટું દે. દાદા ખાચર ગોળની લાડુની રસોઈ આપે અને જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે. મારે કહે કે તમે પદાર્થથી મળતા નથી, તમે ભાવથી, તમે ભાવ કેવો છે એના ઉપરથી નક્કી થાય. મહારાજ ભાઈ પણ હરિભક્તના ગુણ કહેતા હતા, તેને મય હતી. કોઈ અમારી સેવા કરે એને ભક્તોનો અવગુણ ગાય, આ ધંધો ચાલતો જ હોય, આ ધંધો આપ હરિભક્તોમાં આવું તો ચાલતું જ હોય. જે માનીતા હોય એની સેવા તમને ગમે, જે તમને તમારી વિરુદ્ધમાં હોય એની સેવા ન ગમે. પણ મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરસ્તાન હોય, બીજાનું દેખ હીણું દેખાય, એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. લો, સેવા તો બધાને વાલું હોય સેવા કરે, તો મહારાજ કે એવા ભક્તિ તો અમે અતિશય ડરીએ છીએ. તો આ કઈ જાતની સેવા? એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જેવી લાગે છે. એટલે વજ્રના પ્રહારથી એટલે અતિશય ગમે જ નહીં. જે બીજાનો ગુણ જોઈએ, પોતાના ગુણ સામે જોઈએ, એ બીજા બધા અનેક દોષ સેવામાં આવે એ બધું એનાથી સાવધાન રહીને અને શુદ્ધ ભાવે સેવા કરી, કોઈનું બધાનું ભલું થાય, બધાના ગુણગાન કહેવા. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ. એકવાર યોગી બાપાએ બોલ્યા હતા, ગોંડલમાં રાતની સભા હતી, સાવી કે કોણ કોણ ક્યાં બેઠું છે મને ખબર પડે છે. અને ચોરે ચોથે સભામાં ના આવે એ રીતે ગોઠવીએ તો મહારાજ કે અમને કોણ કોણ ક્યાં બેઠો છે એ અમને બધી ખબર પડે. તો એ બીજું વધારે બોલે નહીં, કારણ કે વધારે આપણે દુખી દઈએ, બ્રેક મારી ગઈ. પણ આટલું કહી દીધું કે બધું મને ખબર છે એટલે વાતમાં વાત લાવી દીધી. અને અમે કોઈનું અહિત કરતા નથી, પ્રમુખ સ્વામી મહારાજે બોલ્યા હતા. કોઈનું અહિત વિચાર જ ના આવે, કોઈનું અહિત કરવું વિચાર જ ના આવે. એટલે સત્સંગ મળ્યો છે, ભવ્ય સત્સંગ મળ્યો છે. હવે એમાં બધું આપણે કચરો નાખીએ કેવું કહેવાય? સત્સંગ મહારાજ મળ્યા છે, સર્વભાઈ ભગવાન મળ્યા, એમને રાજી કરી લો. રાજી કરી બીજું કાંઈ ઈચ્છો નહીં, કરવું નહીં, એ રીતે વર્તો. સ્વામિનારાયણ ભગવાનની જય.
1: તો મન અશાંત છે એટલે સુખ નથી. હવે જુઓ તમે બીજી સાઈડ, આ બાજુ સોલોમનને જોયો ને, હવે યોગીજી મહારાજને જુઓ. ઘણા બધા એ પ્રત્યક્ષ જોયા છે, ઘણા પ્રત્યક્ષ નથી જોયા, એનું જીવન વાંચ્યું છે. યોગીજી મહારાજ પાસે શું હતું? લાવો, બે જ લુગડા, બે જોડી લુગડા, એકદમ સામાન્ય, કોઈ નવી ડિઝાઇન નહીં, કોઈ નવો કલર નહીં, કોઈ અંદર ભરવાનું નહીં, ગૂંથવાનું નહીં, કશું જ નહીં, કોઈ ડિઝાઇન નહીં. હતું કઈ? એના બૂટ હતા? કોઈ દાડો વારને સેટ કર્યા છે? છે કશું? તમે જમવાનું આપો તો શું જમે છે એ પણ તમે જોયું છે. મહિનાના 8 ઉપવાસ કરતા યોગીજી મહારાજ, ઠંડા પાણીએ નાતા. આ શરૂઆતના વર્ષોની વાત કરું છું. નીચે જ સુઈ ગયા છે. લગભગ 40 વર્ષ સુધી યોગીજી મહારાજ કોથરા ઉપર સૂતા છે. ઓશીકું રાખ્યું નથી, ઠંડા પાણીએ નયા છે, મહિનાના 8 ઉપવાસ કર્યા છે, અને સવારના 3:30 થી રાતના 12 સુધી સેવા ભક્તિ કથા વાર્તા કીર્તન જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. શું હતું એની પાસે? ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, બેંકમાં બેલેન્સ નહીં, કાંઈ ન મળે. એજ્યુકેશન શું હતું? 6 ચોપડી. ગુજરાતી બોલે ને ગુજરાતી, તો થોડોક ગુજરાતીનો જાણવા વાળો હોય ને એ ગુલાટ ખાઈને એઠો પડે. કે શું આ બોલે બ્રહ્મ સ્વરૂપ, એટલા સાવ બાળક જેવા અને સાવ ઓર્ડિનરી, મોસ્ટ ઓર્ડિનરી લાગે. પણ તમે જુઓ, યોગીજી મહારાજ નું વર્ણન ઘણી વાર કરીએ છીએ, મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ. બહારથી જો બધું ઓર્ડિનરી. હવે જુઓ કેવી રીતે જોગી મહારાજ બોલ્યા ને મરહુમ, એ સાચું છે, ઇટ ઇઝ ટ્રુથ. તમે રાજા હો કે તમે મિનિસ્ટર હો કે મોટા ચીફ મિનિસ્ટર હો કે વડાપ્રધાન હો કે પ્રેસિડેન્ટ હો, પણ તમે આ ભગવાનને નથી ઓળખ્યા ને અને પ્રગટને નથી ઓળખ્યા ને, મરદા છે મરદા. હવે આ દેવાનંદ સ્વામીએ લખ્યું છે, જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો, કે શિકાગોની વસ્તી કેટલી, કે વસ્તી નથી, મરદા ફરે છે, રોબર્ટ બધા ફરે છે. ઓલ આર રોબર્ટ્સ ડેડ બોડીઝ, મૂવિંગ ડેડ બોડીઝ. આ મહાપુરુષે શબ્દ વાપર્યા છે. જોગી મારે તો જીવન જો તો ખબર પડે, તમારી કોલેજમાં મેનેજમેન્ટ ભણાવે છે. જોગી મહારાજ કોઈ મેનેજમેન્ટ ભણ્યા નથી, પણ તમારી મેનેજમેન્ટનો એક્સપર્ટમાં એક્સપર્ટ માણસ લાવો અને જોગી મહારાજના જીવનને સરખાવો તો તમારી ચોપડીઓ ઊંધી પડી જાય, એટલું મેનેજમેન્ટ એનું હતું, એટલા પાવરફુલ અને કશું લાગે નહીં. એટલા આનંદમાં હતા, જોઈ લો કાંઈ નહોતું. પણ તો એનું કારણ શું હતું, કે એનું મન શાંત, કોઈ માટે રાગ નહીં, કોઈ માટે દ્વેષ નહીં. નાનો હોય મોટો હોય, ગરીબ હોય તવંગર હોય, ભણેલો હોય અભણ હોય, ગામડાનો હોય શહેરનો હોય, શહેરમાં જાય ગામડામાં જાય, દેશમાં આવે પરદેશમાં આવે, મોટરમાં બેસે ગાડામાં બેસે, બધે સ્વામી બેઠા છે, એક જ સરખી સ્થિતિ, મન સ્થિર છે. જોઈ લો તો ગીતામાં આ વાત લખી છે, સ્થિત પ્રજ્ઞશ્ચે કા ભાષા, તો સ્થિત પ્રજ્ઞ હતું. તો સુખ એમાં થાય છે, એ આ જોગી મહારાજને આપણે જોયા છે, અને પ્રમુખ સ્વામી મહારાજને જોઈ લો, જોગી મહારાજને ના જોયા હોય તો. કોઈ દાડો હાલે નહીં. આ લંડનનું મંદિર અત્યારે આપણે જોઈએ છીએ, પડે લંડન મંદિર બનાવતા અત્યારે જે બન્યું છે ને નિઝડનમાં, એ પહેલા હેરોમાં બનવાનું હતું, અને હેરોની અંદર જમીનમાં ફેલ ગયા આપણે, કેટલો ખર્ચો કરીને કેટલી મહેનત કરી હતી તોય. પછી બીજી જગ્યામાં ખાતમુહૂર્ત કર્યું, એમાં મેયર ના પડ્યો, અને આ ત્રીજું નિઝડનમાં પડ્યું. ગમે તેવો માણસ નિરાશ થઈ ગયા, બધા નિરાશ થઈ ગયા હતા. સીએમ પટેલ તો આમ જે થઈ ગયા હતા, અને વિવેક સાગર સ્વામી એની ઊંઘ ઉડી ગઈ હતી આ સાંભળ્યું તારે, કે હેરોની જમીનમાં નહીં બોલે, અને હજુ હેરોની જમીન વેચાઈ નથી, એ ઘંટ હજુ લબડે જ ગરામાં લંડનની અંદર મંદિરમાં, ત્યાં આગળ હજુ વેચાઈ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાનની ઈચ્છા, કરતા હરતા ભગવાન છે, નવી ગલી નવી ડિંડો શરૂ કરી દો, અને જે ફોર્સ આપી દીધો અને આ મંદિર ઉભું કરી દીધું. જોઈ લો, નિરાશ માણસ કરી શકે આવું? કોઈ દાડો નહીં. નિરાશાની વાત જ નહીં, હતાશાની વાત નહીં, કોઈ દાડો કંટાળવાનું નહીં, કોઈ દાડો મૂંઝાવાનું નહીં, કોઈ દાડો દ્વેષ કરવાનું નહીં, કોઈની ફરિયાદ કરવાની, નો કમ્પ્લેઇન, નો એક્સક્યુઝ, નો આર્ગ્યુમેન્ટ, નો એક્સપેક્ટેશન, પોતાનું કામ કરે જ જાય. જોઈ લો તો આનંદમાં છે. બાકી શું છે એમની પાસે? છ ચોપડી ભણેલા છે, કાંઈ છે? પ્રમુખ સ્વામી મહારાજ પાસે કઈ દેખાય છે? કાંઈ દેખાતું નથી. અને છતાં જેની પાસે જે બધું છે એ બધા એનો આદર કરે છે. તો એનું કારણ શું છે? કે શાંત મન છે. અને જેનું મન શાંત છે એ કેટલો મોટો છે? શંકરાચાર્યે કહ્યું, જીતમ જગત કેન મનોહિયેન, જેણે પોતાનું મન જીત્યું એણે જગત જીત્યું.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ કહે છે, પ્રગટની એટલે અમારી, એટલે શ્રીજી મહારાજની પ્રગટની ભક્તિ ઉપાસના કરવી, પ્રગટની ભક્તિ ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની સેવા કરવી. જો શ્રીજી મહારાજે હરિભક્તને બાકી રાખ્યા નથી, એકાંતિક ભક્તો હોય, એ માર્ગે ચાલતા હોય, એને પણ સાથે લીધા. શ્રીજી મહારાજ શું કહે છે? પ્રગટની ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની, ગુરુ સંત અને હરિજનની, હરિજન હરિભક્તો બધા આવી ગયા એટલે બધાની સેવા. ખાલી મારા સ્વામીની અને સંતો ભક્તોની બધાની આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ. જ્યાં હરિજનની આવે એ ચાલશે ચાલશે અંધ કરી નાખે, ગોટા વાળી નાખે. ગુરુ સંતને હરિજનની સેવા કરવી આ સત્સંગમાં તમારી એવી વૃત્તિ દાનત ફરી એવી જોઈએ કે મારે સેવા જ કરવી છે, સેવા કરવી છે. એ બહુ મોટો ફેર પડે. જેમ પશુ કરતાં મનુષ્યમાં અધિક જ્ઞાન છે, મનુષ્ય કરતાં દેવો અધિક છે, દેવો કરતાં ઈશ્વરો અધિક છે, અને ઈશ્વરો કરતાં પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે. એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંતમાં પણ અપાર ભેદ રહે છે. દેખાય સરખા બે સંત અસંત હોય, બે સરખા નાક કાન બધા બધું સરખું હોય, પણ ચૈતન્યમાં ચૈતન્યનો અપાર ભેદ છે. એટલે આ બધાની મહારાજ એક એકથી અધિક છે બરાબર, પણ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે. એટલે એમની ઉપાસના કરવાની. આપણે રોજ બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એકને વિશે આપણે દાસભાવ રાખવાનું છે. ઉત્તરોત્તર આવી જાય. રાજા છે એને માનીએ, પછી બીજા બધા આવી જાય. એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંતનો પણ અપાર ભેદ રહ્યા છે. ઉપરથી દેખાય સરખા, બધા સરખા દેખાય, પણ ચૈતન્યાત્મા એમાં અપાર ભેદ રહ્યો છે. આપણે પણ કેફમાન બળા માર્યો, પણ ચાકી ના જો ઊંધું પડે શકીએ. આપણે જે ધર્મ નિયમ કયા છે એમાં રહેવું અને સેવા કરવી, દાસભાવ રાખવો, એ રીતે રહીએ તો સત્સંગમાં પાર પડે. એટલે ચાકી જવાથી ઘણું બગડે. તો સત્સંગ ન કર્યો તો સારું, છકી ગયા તો બધું બગાડે. પ્રગટને મળેલા હરિજન અને બીજા જન તેમાં ઘણો ભેદ છે. તે બંનેને સરખા જાણવા નહીં. પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગોવિંદ કપિવૃંદ કોટી મુક્તાન સ્વાઈ ગાવે છે. પરોક્ષ અને પાર ના આવે જેટલા વર્ષ હોય એ વર્ષ. ટૂંકમાં રોકડું નાણું નહીં, પ્રગટ છે રોકડું નાણું. જેને જેને જે વખતે મળ્યા એનું કામ થઈ ગયું. પૂરે પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. તે ચાહે તેટલા સાધન કરે તો પણ તેને માઇક જાણવો. ચાહે જોઈએ આપણે શું સાધન કરતા હતા, જે સાધન બીજા કરે છે એમાં આપણે પત્તો ન પડે એવા સાધનો કરે છે, પણ તો એ ભલે કરે, એનું બીજું ફળ મળે. પણ પ્રગટની ભગવાનની ઉપાસના કરીને ભગવાનને પામવા એ વાત ઘણી છેટી છે. એટલે આપણે એ દ્રષ્ટિએ ઘણા આગળ છે, ઘણા આગળ છે. પણ ઘણા આગળ છે એ ખોટો કેફ રાખવો નહીં, ખાસ તમારે સાચવવાનું. આપણે ધર્મ નિયમમાં રહેવું અને હરિભક્તોના દાસ થઈને રહેવું, હરિભક્તોને પોતાથી અધિક માનવા, આ બધી વાત આવી તો પછી છકી જવાની વાત જ ક્યાં આવી. સ્વયં પ્રગટ ભગવાન મળે તો તેનો આશ્રય કરવો, અથવા તે પ્રગટ ભગવાનના મળેલા ભગવાનના જેવા ગુણોને ધારણ કરેલા સંત મળે તો તેનો આશ્રય કરો, અથવા તે સંતને મળેલા સાધુ કે હરિજનને એક હરિજનનો એક એક સંબંધ કરે તે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય, અને એ નિશ્ચય આશ્રય કરીને અપાર જનો ભવસાગર તરી ગયા. ટૂંકમાં પ્રગટની લાઈન પકડી એમાં ઘૂસી ગયા મેળા ઉપર, નહીં તો વધારે ચક્રાઓ ફરિયાદ કરો ફરિયાદ કરો મેળ ના પડ. પ્રગટ પ્રગટની બહુ કિંમત છે અને આપણે એમાં ઘૂસી ગયા છે, પ્રગટની લાઈનમાં ઘૂસી ગયા છે. પણ આપણે કેફ રાખવું, બળ રાખવું, ઢીલું ઢીલું વાટવું નહીં. પણ એક શરત કે છકી ના જાઓ તો બધું કામ બગડે. મારા લીલા ચરિત્ર કે તથા સાંભળે તેમાં આનંદ પામનારા મારા હરીશ આશ્રિતોને અંતકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જવું છે. મારા જો આશરો થાય એટલે જેને જેનો આશરો તેને તેની લાય ભગવાન મળ્યા. આપણે આપણે નિયમ ધર્મ રહી તો બરાબર, નહીં તો બગડે કામ બગડે. તો અમે સત્સંગ કરો ના કરો બધું હરખું થઈએ. મારા લીલા ચરિત્ર કે તથા સાંભળે તેમાં આનંદ પામનારા મારા આશ્રિતોને અંતકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાય. એટલે ભગવાન સાવધાની રાખી ભગવાનના ગુણો મેળવવા, દાસ ભાવ મહિમા એકબીજા મહિમા સમ એકબીજા ચરણ રજ માથે ચડાવીએ એ એમાં માલ છે. પણ એમાં માલ ચણાતો નથી, દાદા થવાનો માલ. દાસના દાસ નહીં, દાદા દાસનો દાસ એમાં બે શબ્દ હોય છે. દાસનો દાસ એમાં એ દાદા કહેવાય. અને જે અસલી દાસ છે એમાં દાદા શબ્દ વપરાય. દાસનો થાય દાસનો દાસ થઈ જાય દાસનો દાસ. એટલે આ સત્સંગ પોતાનું અસ્તિત્વ બહાર લાવો જ નહીં. એ સ્વામી બાબા કેટલા મોટા છે, પ્રમુખ સ્વામી મહારાજ, પણ હંમેશા હંમેશા આપણે જોઈએ કે નીચામાં નીચા નમનારા બધાને એ લાઈન એમની છે. એટલે એ લાઈનમાં આપણે જેટલા ચાલીએ તો સુખી થઈએ. અને સુખી થઈએ તો બરાબર, તો બધા સુખી થાય છે. પણ ભગવાનની પાસે પહોંચો તમે, ભગવાનની પાસે. અને ભગવાનની પાસે આવી ગયા એટલે લીલા લહેર. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે, આ એક કલમ ભારે આ ખાસ ધ્યાનમાં રાખીને આપણે કરીએ તો કોઈનો અભાવ ગુણથી પ્રશ્ન જ ન રહે. દાસ તો દાસ થાય ને ક્યાં કોનો અભાવ હોય. અહીંયા અભાવ ગુણ આવે છે, એ બધું કચરો ભેગો કરીએ છીએ, કામ ક્રોધ લોભ મત મત સન્માન ઈચ્છા એ બધો કચરો છે. મહારાજની લાઈન, મહારાજનો મહિમા સમજવા જઈએ તો બધો કચરો કહેવાય. એ ભેગો કરવાની આપણે અનંત અનંત જન્મથી ટેવાયેલા છીએ, એ જ કચરો ભેગો કરીએ છીએ. પણ એ આપણે ભગવાન મળ્યા, ન મળ્યા હોત તો બરાબર, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા એટલે આપણે આ ન ઘટે. જે કોઈ સામાન્ય હોય પણ ઓફિસર થઈ જાય, મોટી પદવી, આ નોકરી મળી હોય તો પણ કેટલો ભેદ પડે. ઓલું જૂનું ઘર ને બધું કંઈક એને સ્મૃતિમાં આવતું જ નથી. એને નવું જે પદવી હોય એમાં જ રાજા કરે. દાસનો દાસ, દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે, આટલું બધું આટલી ગેરંટી, તો મહારાજ બધું બીજું બધું પૂરું કરે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું. તેની જ બીજાની ભક્તિ, ભલે ભક્તિ કરે, ભાવ દેખાડે, બીજાથી ઘણો અધિક દેખાય, મહારાજ કે મારી લાઈનમાં આવે નહીં. એ ભલે એના ઘરનો મોટો, પણ મારી મારી વાત તો આ છે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું, સ્વીકારું છું. અને એવા ભક્તની જ કીર્તિ વધી છે ને શાશ્વત રહી છે. મારી મૂર્તિ દિવ્ય છે, મારું ધામ દિવ્ય ગુણાતીત છે, મારું નામ સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. જો મારું નામ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનાય કરતા મહારાજી કે મારું સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. આ સત્સંગમાં આવી દ્રષ્ટિ પડી જાય, હવે બધાને દિવ્ય જોવા લાગીએ, ભારે સુખ. અને જે મહારાજને ગમે એ સુખમાં આપણે પહોંચી જઈએ. તો એવી રીતે કરું. અભાવ ગણી તો વાત લાવી જ નહીં, કરવી જ નહીં. એ તો ઘણું બધું છેટું પડે તમે ભગવાનને. અને આવા ભગવાન મળ્યા, સરોવરી ભગવાન મળ્યા જેના મહિમાનો પાર નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે, હું મારા મહિમાને કહેવા બેસું તો અંત આવે એવા નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે એમના મહિમાને તો એનો અંત આવે એમ નથી. અપાર ને અપાર તો બીજા કોણ પાર પામી શકે. એટલે આવા ભગવાન મળ્યા છે, બીજું બધું ઘટે નહીં. સદાન સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय अभाव गुण सत्यानाश कर अपन लागे नहीं अभाव गुण छे ने ए महाराजे जे वात करी है के बीजा में 100 गुण होय પણ એક જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ કરે પાછળ મંડોરે બીજા 99 ગુણ જુએ નહીં એટલે સારા ગુણ હોય એના જ પણ એક જ અવગુણ અને મારા કે વખાણે નહીં એટલામાં વખાણે નહીં તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં અને જો અપમાન કરે તો સુઈ કરે પણ વખાણે એટલામાં એને 100 ગુણ દાવીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એને ગાગા કરે અને એવી રીતે અભાવગુણની વાત છે અને અભાવ તો મહારાજે કહ્યું અભાવ ગુણ માટે પ્રાર્થના જ કરવી ગમે હોય તો એને અભાવ આવે જ્યાં સુધી દેહના ભાવ છે ત્યાંથી આવે જ ઓછું વધતું હોય પણ આવે ખરું અને એના માટે પ્રાર્થના કરવી મારે કે હે મહારાજ દયા સિંધુ તમે અને કોઈ જીવ પ્રાણી જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય કોઈ જીવનો પણ ક્યારેય દ્રોહ ના થાય એ પ્રાર્થના કરી અને પછી પોતાના જે અપરાધ થયો એને માફ કરાવો એને માફ કરીને તારે મહારાજને ઠીક પડે પણ તો એ સતત છે મહારાજે કહ્યું 24 કલાક ધ્યાન રાખો અભાવ ગુણ 24 કલાક એ વાત છે અને બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ તો બહુ બગાડે છે કેમ કે 100 ગુણ હોય એ દેખાય જ નહીં એને અને એક જેવો તેવો અવગુણ અને એને મનમાં પછી એ વ્યક્તિને જ્યારે જુએ ને જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડું થઈ જાય અભાવગુણનું ચિત્ર ઓલા 99 ગુણ હોય દેખાય નહીં ભસ્મીભૂત થઈ જાય એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી આપણે આવું તો અભાવગુણની વાત કોઈ સંપ્રદાય કોઈ ગુરુએ કરી નથી આપણામાં જેટલું બધું થાય છે અને જે હીરાનો વેપાર હોય કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની એટલે એ બહુ ચેતતા રહેવું અને અભાવગુણની વાત શ્રીજી મહારાજે કહી મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કાંઈક અભાવ હોય જો કેવી વાત કરી કોઈ જીવ કોઈ સંતને અને કોઈ હરિભગતનો કાંઈક લગારે અભાવ હોય તો મહારાજ એને તિરસ્કાર કરતા અનાદર કરતા ઠપકો દેતા આટલું બધું કરતા એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે તો મહારાજ આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં એ મોક્ષ માર્ગમાં બહુ આડો આવે આપણે ભગવાન સાથે જોડાવવું છે મોક્ષ કરવું છે સખત આડું આવે અભાવ ગુણ એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે
પણ એના માટે પ્રાર્થના કરવી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું. કોઈનો અભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા. મહારાજે પોતે જ વાત કરી કે અમે કોઈને, મહારાજે વાત કરી કે લગારી જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે તો મહારાજ કે એને અપરાધને ક્ષમા કરાવી માટે મહારાજ એને રાજી કરે, અને રાજી કરે તો જ શાંતિ થાય. શ્રીજી મહારાજને આવી વાત કહી તો આપણે તો કેટલું બધું કરવું પડે. એટલે અને અભાવ ગુણમાં પડી ગયા છે કેટલા બધા, અને આપણે પણ જો પ્રાર્થના ના કરીએ, સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ. પડી ના જઈએ કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે, અને દરેકમાં દોષ દેખાય. એકમાં દોષ દેખાય બધામાં દેખાય. આ આવો હશે, આ આવો હશે, આ આવો હશે એવું હોય નહીં, પણ તો એને લાગે બધા જ આવા છે, બધા બેકાર છે અને પોતે સારો છે એવું છે. પોતે સારું છે એને લીધે જ અભાવ હોય છે. પોતાને દાસ પણ રહે, ના હું તો કાંઈ નથી, બધા મોટા છે સારા તો ના આવે, પણ પોતામાં ગુણ માને તો બીજાનો અભાવ આવે જ. એટલે પોતાના નિષ્કવાન સ્વામી ખાસ કહ્યું કે પોતામાં ઘણો માલ તો પછી બીજાને અભાવ આવ્યા. હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, તમારો સંબંધવાળો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તર્યા ગણતા નથી. પગના તે એટલે ભાવગુણને પડ્યા એટલે આવું થાય. અને તુલસીદાસે કે યોગી આપણે વાત કરી, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કે પહેનિયા મેરે તન કી ચામ. કે રામ નામ ભૂલથી નિખરે, એના મોડામાંથી, કોઈના મોડામાંથી રામ નામ ભૂલથી નીકળે તો એને મારા ચામડાની જોડા પહેરાઈ ગયા. આટલું બધું કે કેટલો તો મહિમા. યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનો, જેને ભગવાનના ભક્તનો મહિમા હોય એને સત્સંગી જાણવા. એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી. અને મહારાજ આ બાબતમાં તો પોતે, મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરું, એ રાજી થાય એવું મને લાગે ત્યારે છુટકારો થાય. તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત. એટલે એમાં પડવું જ નહીં, એમાં બધું બહુ નુકસાન થાય. અને ભાઈ કે હડકવા ચાલે, તમને કોઈનો અવગુણ આવે તો બીજાને કરવા લાગશો, તમે બીજાને બોલાવીને બેસાડીને તમને એની, એ વ્યક્તિની વાત બીજાને કરવાના. અને પછી બીજી વાત કે આવાને આવા જ બધા છે ફાઇનલ. એટલે બધું એમાં આપણે તો ગમે આવે પણ બીજા બધાનું બગડે અને પોતાને ના જોવે. પોતાને ગમે એવો વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે, પણ બીજાના દોષ કાઢે, દોષ કાઢ્યા જ કરે. આવો છે, આવો છે, આવો છે, પણ તું કેવો છે? તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમ ડાઉન થઈ જાય. પણ આપણે વિચાર ના કરીએ. અને આમાં જો યોગી આપણે તો કેટલું બધું કહ્યું. અભાવ ગુણ જોવાની બારી હોય, અભાવ ગુણ જોવાની બારી હોય
तो तहना जो पनापर तो जइए बाड़ी ना नकुचा बोधा तोड़ी फोड़ी ने नवरो करिए अने बारी खोलिए अने जोइए ने बिया पांच ने बुलाए देखाड़िए जो आओ से बधु तो या स्वभाव काढ़वाना है अने भाव गण तो योगी आप शास्त्री

0: મહારાજ જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા, તો એ ગામડામાં એક નિરન્મુખ સાધુ કરીને હતા, એ કોઠારી ગોરધનદાસ કોઠારીનો ખોદખોદ કરે, બોલ બોલ કરે, તો શાસ્ત્રી મહારાજ કહ્યું એને ઊંચકીને બહાર લઈ જાઓ, ઊંચકીને બહાર લઈ જાઓ, બહાર નીકાળ્યા. કેમ કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવની વાત ભગતજી મહારાજ નડિયાદ હતા અને એમને 10-12 હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો. ત્યાંથી 11 કિલોમીટર થાય નડિયાદથી, તો ગયા અને દર્શન કરીને પાછા આવ્યા. ભગતજી મહારાજે કહ્યું કે શું જોયું બધું, શું સમાચાર આપો, કેવા ભાગા પહેર્યા, કેવા, કે એ તો અમને કાંઈ યાદ નથી. તો તમને યાદ હોય એ વાત કરો. તો એમણે બધાની અવગુણની વાત કરી. એક સાધુ આમ બેઠા હતા, એક આમ આમ બેઠા હતા, એક આમ બેઠા હતા, એક ગપ્પા પડતા, આવી વાત કરી. ભગતજી મહારાજે કહ્યું હવે ફરી જાઓ, ફરી દર્શન, અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ લટકવાનો. એટલે ગમે જ નહીં મોટા પુરુષ. પ્રમુખ સાહેબ મારે 100 ટનનું રોલર ફેરી નાખ્યું. 100 ટન એટલે 100 ટન એટલે 20 હાથી થાય, 20 હાથી 100 ટનનું રોલર ફેરવી નાખે. એટલે આવી વાત ગમે જ નહીં. યોગી આપણે ઝેર ખાવાનો રસ્તો ચડવું નહીં, એમની વાતો કરે છે. એટલે આપણા માટે તો એ રસ્તો જ બંધ, એ જોવાનું જ નહીં. બીજું બધું ઘણું જોવાનું છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે, આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં. તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરી એમ માની લઈશ. તો આમાં ના પડવું, ખોટના ધંધા કેમ. અવગુણ મહારાજ કે ભલે મારી સેવા કરતો હોય અને મોટા સંતને ભગવાનનો અતિશય રાજીપો લીધો હોય પણ જો અવગુણમાં પડે તો મહારાજે કહ્યું કે એ અક્ષરધામમાં ના જાય. હવે 2 ચોઈસ છે, એક ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક અવગુણ ગાઈને અક્ષરધામ બાદ શું કરવું. હા, તો ચોખ્ખી વાત છે. અને આપણે વ્યવહારમાં બધું જે કરીએ, જો આપણે શાકભાજી લેવા જઈએ છીએ તો શું કરો, સારા સારા ભીંડા, સારા સારા બટાકા, સારા સારા રીંગણા એ લઈ લઈએ. તો આમાં ગુણ અવગુણ 2 પડ્યા છે. તો ગુણ ના લઈએ, ગુણ ના લઈએ તો એ આમાં અભાવની વાતમાં સળેલા રીંગણા, સળેલા બટાટા એ જ ભેગું કરીએ અને લાવીએ અને શાક બનાવીને ખાઈએ, એવું થાય. સારા સારી વસ્તુ એટલે બધું સારું આપણે ઈચ્છીએ, સારા લુગડા, સારું ભોજન, બધું સારી ગાડી કાર, બધું સારું સારું આપણે લેવા જઈએ અને અભાવની વાતમાં કચરો ભેગો કરો, કેવી વાત. તો બધું એટલે અમારે ધ્યાન રાખવું કે આપણે શું કામ છે, અભાવગુણ લેવાની જરૂર શું છે. બોલો, અભાવગુણ લેવાની જરૂર શું છે, શા માટે લો છે. ગુણ એમાં ગુણ જોવાની વાત છે, ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં ખોદ કરીએ. તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે, એમનો ખૂબ અણગમો છે ભાવગુણ બાબતમાં. એટલે આપણે આપણા શિષ્ય છીએ, શિષ્ય ના હોઈએ તો બધું ચાલે, પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખવી. ભગવાન ના ગમે એનો ત્યાગ કરો, તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખવી. એનો અભાવ ગુણ આવે જ નહીં, ગુણ જ જોવા. કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિ મળે, નાનો મોટો બાળક હોય, એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખવી. ગુણ તો હોય જ નીકળે, તો એ આવી રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખવી. અને તમે ટેવો જ પાડવી, ગુણ જ લેવાની ટેવ પાડી, પછી ધીમે ધીમે ધીમે અવગુણ નીકળી જાય. સહજાનંદ સ્વામી મહારાજ.
1: मुखं करोति वाचालं पंगुं लंगयते

प्रमुख जित मने मूल भूषु कही रे, कृपा करो मुझ ऊपरे।

महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। આપણે સર્વપ્રથમ સૌ સાથે હાથ જોડીને સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ।

છેલ્લા 25 દિવસથી આપણે સ્વામીશ્રીના પ્રસંગ દ્વારા જોતા આવ્યા છીએ કે ખરા અર્થમાં જ સ્વામીશ્રી આપણી માતા છે, સ્વામીશ્રી આપણા પિતા છે, સ્વામીશ્રી આપણા સ્વજન છે, સ્વામીજી આપણા મિત્ર છે, સ્વામીજી આપણી વિદ્યા છે, સ્વામીજી આપણું ધન છે અને સ્વામીજી આપણા દેવના પણ દેવ છે. આ લિસ્ટમાં બધું આવી ગયું, આમાં કંઈ બાકી રહેતું નથી. બધું આવી ગયા છતાં પણ છેલ્લે કહેવામાં આવ્યું છે કે તમેવ સર્વમ. આ તમેવ સર્વમ

સાતે સાત વાના નામ આપ્યા પછી પણ કે હું રોજ આવું છું, જરૂર નથી. એકવાર કહી દીધું કે હું સાતે સાતવાના નામ દો, કાં તો રોજ કહો, બેની કહેવાની જરૂર નથી. લાગો લાગ ટૂંકમાં કેવું હોય તો રોજ આવું છું, એટલું જ કહેવાની જરૂર હતી. તો કદાચ એટલું જ કીધું હોત તો હે સ્વામી તમે વસર્વ, એટલું જ આપણે કહી દીધું હોત તો કેટલું ટૂંકમાં પચી જાત ને. પણ એમાં સ્પષ્ટતા નથી આવતી. જે એકદમ ક્લિયર પિક્ચર આપણે મળવો છે ને, તમે છો શું, વોટ આર યુ એક્ઝેક્ટલી. કોઈકને આપણે થાળી પીરસતા હોઈએ, સંતન ઘણી વાર થાય, પેલું સંતન રસોડામાં આવે અને આપણે પૂછે કે શું આપું તને, બધું આપી દો ને. પહેલાં પૂછે કે સ્વામી શું શું છે, પેલા કહો તો ખરા. આપણે કહે કે જો રોટલી છે, બે શાક, શાકમાં પણ કેવું કેવું શાક છે, જો દૂધી બટાનું શાક છે, તુરિયાનું શાક છે, પછી ફરસાણ પણ છે, કઠોર પણ છે, ફરસાણ છે, ચટણી છે, પાપડ છે, અથાણું છે, દહીં છે, દાળ ભાત પણ છે, છાશ પણ છે, શું આપું તને સ્વામી, થોડું થોડુંક બધું આપો ને. જવાબ તો એ જ મળે કે બધું આપો. તો પહેલે આપણે કીધું હતું કે બધું તને આપો, કે ના પહેલા મને જાણવું જ કે બધું એટલે શું. એમ સ્વામી આપણા માટે સર્વમ તો છે જ, પણ એ સર્વમ એટલે શું, એક ક્લિયર પિક્ચર આપને મળે કે સર્વમાં માતા પણ આવી જાય છે, પિતા પણ આવે, સ્વજન પણ, બધું આવે. પછી આપણે કહે છે કે તમે સર્વમ, એ જે રિએન્ફોર્સ થાય છે ને, દ્રઢીકરણ થાય છે, એ અગત્યનું છે. એટલા માટે તમે સર્વમ આપણે છેલ્લે બોલીએ છીએ. બીજું, તમે સર્વમનો પણ મહિમા કેમ છે, આપણે સ્વામીશ્રીને કહીએ છીએ કે સ્વામી આપ મારી માતા છો. માતા તો છો પણ પિતા પણ છો, અમારા માતા પિતા પણ છો, તમે મિત્ર પણ છો, મારા સ્વજન પણ છો, મારા વિદ્યા પણ છો, અને મારા ધન પણ છો, મારું બધું જ તમે છો, એક સાથે તમે બધું છો. તમે એવા સર્વ શું કહે છે, તમે બધું જ મારી એક સાથે છો. આજે પિતાને તમે કહો તું માતા બની શકીશ, અઘરું છે. પુરુષ માટે માતા બનવું નથી શક્ય. આજે જ્યારે કદાચ કોઈક પત્નીનો અકાળે અવસાન થાય અને પુરુષને બાળક, નાના બાળકો હોય, મોટા કરવાનો હોય, એ પિતા બિચારો ક્યાં સુધી પહોંચી વળે, માતાનો જે વાત્સલ્ય છે એ પોતે પૂરું પાડી શકે, અઘરું પડે છે. એટલા માટે તો બીજા લગ્ન પણ કરવા પડે, સ્વામી પણ છૂટ આપે છે ઘણી વાર. માતાનો રોલ છે ને જુદો છે. માતા ક્યારેય પિતા નથી બની શકતી, અને પિતા ક્યારેય પોતે માતા નથી બની શકતો. માતા પિતા એને મિત્ર બનવું હોય તો એ પણ અઘરું છે ને, જનરેશન ગેપ. આજે આપણે જે પ્રશ્ન જોયે છે વાલીઓ અને સંતાન વચ્ચે, આ જ પ્રશ્ન, જનરેશન ગેપ. માતા પિતા પોતાના બાળકને એની દ્રષ્ટિકોણથી નથી જોઈ શકતા. તમે 50 વર્ષના થયા છો, તમારો દીકરો 15 વર્ષનો થયો છે, અને તમે કદાચ એ 15 વર્ષના થાવ, પણ ક્યારના 15 વર્ષના, 1960ના 15 વર્ષના. આથી 40 વર્ષ પહેલાનું 15 વર્ષનું બાળક અને આજનો 15 વર્ષનું બાળક કેટલો ફેર પડે છે. એ જનરેશન કહેવા નડે છે. માતા પિતા પણ પોતાના બાળકને સખાની રીતે એની સાથે વર્તાવ નથી કરી શકતા. કેટલા પ્રશ્ન થાય છે, તમારા આગળ છોકરા નથી આવતા, સંતો આગળ આવે છે. આ એક મહિનામાં કેટલા છોકરા આવીને રડી ગયા છે, સ્વામી મારા મમ્મી પપ્પાને એમ થાય છે હું ડૉક્ટર જ બનું, પણ મને ડૉક્ટરમાં રસ નથી, મારે એન્જિનિયર થવું છે. મારા ફાધર કહે છે કે મારા ફાધરનો કન્સ્ટ્રક્શન બિઝનેસ છે, મારે પરાણે મને સિવિલ એન્જિનિયરમાં નાખે છે, મને સિવિલ એન્જિનિયરમાં જરાય રસ નથી, મારે શું કરવું. કેટલાય છોકરાઓ આવી રીતે રડે છે. તમને કહી નથી શકતા, માતા પિતાને એ પોતાના સ્ટેટસમાંથી નીચે આવી પહેલા તો ટાઈમ કાઢો પોતાના બાળક માટે. પૂછવું, શું ભણે છે તું, તને શું ગમે, શું નથી ફાવતું, ક્યાં તારી લગ્ની છે, ક્યાં રસ છે, તારું શું કરવું છે ભવિષ્યમાં, ટાઈમ કાઢવું, એને સાંભળવું, સમજવું, એને મદદ કરવી, હું ફાવવું. આ તો માતા પિતા માટે પણ અત્યારે દુષ્કર બની રહ્યું છે. શિક્ષકને આપણે પૂછતા જ નથી, શિક્ષક તો ગોખાવડાવશે બસ. માતા પિતા પણ બાળક પોતાના પિતાને, પોતાના પુત્રને એક સાચા સ્વજન તરીકે, એક સાચા મિત્ર તરીકે વર્તાવ કરો, એ પણ અઘરું પડે છે. આજે વિદ્યા અને ધનને પણ સુમેળ નથી હોતો, લક્ષ્મીને સરસ્વતી બનતું નથી હોતું બહુ. લક્ષ્મીને સરસ્વતી બહુ ભાગ્યે જ આપણે જોવા મળે છે, એવા કેટલા આપણે કિસ્સા જોવા મળે છે.

કે અકિંચન પંડિત હોય અને અભણ શેઠિયો હોય. અકિંચન પંડિત એટલે બુદ્ધિનો ખાવ હોય પણ બિચારો ખિસ્સામાં દોકડું પણ ના જોવા મળે. અકિંચન પંડિત એટલે તો એટલા માટે તો જ્યારે પેલા અભણ શેઠિયા હોય, રાજા મોટા મોટા થઈ ગયા હોય, વારસદારમાં આવી ગઈ ગાદી, પણ બિચારાનો કદાચ વેપાર કરી જાણે પણ બુદ્ધિ ના હોય, બીજી લૌકિક બુદ્ધિ, એટલા માટે મોટા મોટા રાજાઓ તો બ્રાહ્મણને સલાહકાર તરીકે રાખતા. બ્રાહ્મણ બિચારા વ્યવહારી બુદ્ધિ નહીં પુરાના જમાનામાં, હવે તો બ્રાહ્મણ મોટા મોટા બિઝનેસકાર થઈ ગયા છે બધા. પણ વિદ્યા અને ધનનો પણ સુમેળ લેવો, માતા પિતાનો એક આમ જે જુગલબંધી આપણે કહીએ છીએ, માતા પિતાને જે મિત્ર, આ બધોનો સમન્વય કરવો બહુ જ દુષ્કર છે. સાતમ ને સોમવાર ભાગ્ય જ ભેગા થાય, સાતમ ને સોમવાર પાછો શ્રાવણ માસનો સોમવાર, એ તો ભાગ્ય જ. સારંગપુરમાં હનુમાનનું મંદિર છે અમારે, ત્યાં શનિવારે બહુ ગીર્દી થાય, ખબર પડી જાય કે શનિવાર લાગે છે, અને પૂનમે પણ બહુ ગીર્દી થાય. પણ પૂનમ અને શનિવાર ભેગા થાય તો ઓહો જોવા જેવું હોય સારંગપુરમાં. અને એમાં પણ જો કાર્તિક પૂનમ હોય અથવા ચૈત્રી પૂનમ હોય, મોટી પૂનમ, આ તો શ્રાવણની જે પૂનમ હોય, છેલ્લો શનિવાર કંઈક હોય, તો ભારે ભીડ જામે. આ બધોનો સમન્વય થવો બહુ જ અઘરી વસ્તુ છે. કેવી રીતે આપણે સમજી શકીએ ને, બધા જુદા જુદા રોલ છે. માતાનો રોલ જુદો છે, પિતાનો રોલ જુદો છે, મિત્રનો રોલ જુદો છે, દરેકને ખાસ છે. આપણે જોતા આવ્યા છે એક મહિના સુધી, દરેકે તેની એક વિશેષતા છે. એ બધાનું બેલેન્સ કરવું બહુ જ અઘરું છે. કદાચ કોઈ કેવા મળે તો એક પુરુષ કે જેમાં બધું જ આપણે સારામાં સારી રીતે, પાછું થોડુંક થોડુંક નહીં, બધું જ સારામાં સારું હોય, તો એક આપણે કલ્પના કરો, એક સાધુની કલ્પના કરો, ચાલો એ પોતે કોઠારી હોય, એ આગળ વધ્યા છે. અને કોઠારી કેવા, બહુ ડાયનેમિક હે, વ્યવહાર કુશળ, વહીવટમાં એકદમ પાવરદાર, જમીન સંપાદન કરવી, કોઈને મનાવો કરાવવું, નીચે સ્ટાફને બધાને રાજી રાખવા, કામ કેવી રીતે લેવું, કેવી રીતે આમ બધાને સંતોષપૂર્વક એ લોકોને પણ આમ હૈયું ભરી દેવું, એવા કોઈ કોઠારી હોય તો. અને ફક્ત કોઠારી નહીં, એ પોતે પાછળ સત્સંગ પ્રવૃત્તિ પણ કરાવી જાણે, ખાલી વહીવટ નહીં, પૈસા લેનદેણ કંઈ બિલ સાઇન કરાવ્યું નહીં, પોતે સત્સંગ પ્રવૃત્તિ કરાવી જાણે, વડીલ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, બાળ મંડળ, બધું જ એક સાથે પોતે ચલાવી શકે. કદાચ વડીલ મંડળ તમે ચલાવી શકો, બાલ મંડળ ના ચલાવી શકો, બાળમંડળ ચલાવવું ને બહુ ભારે છે. વેગ સાગર સ્વામી કે 1,00,000 ડોક્ટરની વાત કરી શકું પણ 10 બાળકોની વાત ના કરી શકું. વેગ સાગર સ્વામી પોતે કહે છે, બાળકોને પણ રાજી રાખવા, કિશોરને પણ રાજી રાખવા, યુવકોને પણ રાજી રાખવા, વડીલો પણ રાજી રાખવા, સત્સંગ પ્રવૃત્તિની તમામ જવાબદારી તમાંથી લઈ શકો. અને નાના મોટા પ્રવાસ હોય કે મોટા ઉત્સવો હોય, સ્વામીજી પધારવાના હોય, પારાયણ હોય, કંઈક જોડી પર્વ હોય, અન્નકૂટ હોય, બધી જ વ્યવસ્થા તમે કરી શકો. નાના મોટા ઓનગોઈંગ પ્રોજેક્ટ, પ્રસ્તિદાન છે, કંઈક તમે બીજું કંઈક ફંડરેઝનું કામ છે, બધામાં તમે એકદમ પાવરફુલ. એટલું એને પીઆર પણ કરી જાણો, આખા તમારા જિલ્લામાં તમારું નામ આમ છાપામાં મહિના મહિને આવતું જ હોય, લોકો મોટા માણસો આવતા હોય, પાણી પાણી થઈ જાય, તમારે મહાનુભાવ આવે, તમને ઇંગ્લિશમાં બોલતા ફાવે, તમને સંસ્કૃતમાં બોલતા ફાવે, તમને હિન્દીમાં બોલતા ફાવે, ગુજરાતીમાં પારાયણ પણ જોરદાર કરો, પારાયણ કરો, પ્રવચન કરો, ગમે તે વિષય ઉપર, બહારના વિષય, ગીતા, મહાભારત, રામાયણ, એના પર તમે પારાયણ કરી શકો, તમે પ્રવચન પણ કરી શકો, સત્સંગ સમુદાયને પણ તમે સંતોષ આપી શકો. હે નામ ભક્તિ ચિંતામણી, વાચરામૃત સ્વામીની વાતો, સ્વામીના પ્રસંગો, મહારાજના પ્રસંગો, બધી રીતે તમે પાવરફુલ હો પ્રવક્તા તરીકે. એટલું જ નહીં, તમે પૂજારી પણ હો, સારામાં સારા પૂજારી. પૂજારી ખાલી આરતી ઉતારે એવું જ નહીં, પાછું તમને સાફો પહેરતા પણ આવડવું જોઈએ, તમને સીતાજીની સાડી પહેરાવતો તમને આવડવું જોઈએ, અને દરેક ઉત્સવના, દિવાળીના ઉત્સવમાં તમે જે વાઘા પહેરાવતા આવે, 15 ઓગસ્ટ હોય, રક્ષાબંધન હોય, પછી હિંડોળાનો ઉત્સવ હોય, જે પણ કે નાના મોટા તહેવાર, બધું તમે જાણતા હો, એવા તમે પાવરફુલ અને સારામાં સારા તમે પૂજારી હો. તમારા ઠાકોરજીના ફોટા બ્રોશરમાં છપાતા હોય, ચંદનના વાઘા કરતામાં તમને આવડે. એટલું જ નહીં, તમે ભંડારી પણ હો, અને ભંડારીમાં ખાલી દાળ ભાત શાક રોટલી નહીં, તમે બધું જ બનાવતા આવડે, આખો અન્નકૂટ તમને આવડે, બધા જ ફરસાનો, બધી જ મિષ્ટાની વાનગીઓ તમને, એમાં બંગાળી મિષ્ટાન પણ આવી ગઈ, એમાં સાઉથ ઇન્ડિયન મિષ્ટાન આવી ગઈ, મારા સાઉથ ઇન્ડિયન બધા ઢોસા ને ઇડલી ને બધું આવી ગયું, પંજાબી પનીર ને પરોઠા ને આ ને તેને, નોર્થ ઇન્ડિયન પણ જે, રાજસ્થાની ને મરાઠી ને, એટલું જ નહીં ભારત નહીં, પાછું મેક્સિકન ને ચાઇનીઝ ને ઇટાલિયન ને સ્પેનિશ ને અમેરિકન ને ફ્રેન્ચ ને, જે તમે ગયો બધું જ તમે આવડતું હોય. આવો કોઈક સાધુ હોય તો કેવો કહેવાય માણસ, કેવો સાધુ કહેવાય, હે? તમે ના છો કે આવા સાધુ આપને મળે તો. હજી તમને કદાચ એનો મહિમા નહીં સમજાય, કારણ કે આ સાધુની વાત છે, આ સાધુની વાત છે. પણ તમારા માટે બીજું દ્રષ્ટાંત આપણે આપીએ, આપણે ઓલરાઉન્ડરની વાત કરીએ છીએ ને, કોઈક એવો કોઈ ક્રિકેટર હોય કે સારામાં સારો બોલર હોય, બોલર એટલે પાછો કેવો,
ફાસ્ટ બોલિંગ બરાબર કરાવી જાણે એમ, એમ બોલ આમ પાસ થઈ જાય, આમ આમ આંખના પલટ કરવામાં બોલ પાસ થઈ જાય એવો જબરજસ્ત પોતે ફાસ્ટ બોલર હોય. ફાસ્ટ બોલર નહીં પાછો એકલો, પોતે મીડિયમ પેસ પણ બોલ કરી જાણે, એમાં પાછો ઇન સ્વિંગ પણ કરે, આઉટ સ્વિંગ પણ પોતે કરે, અને પાછો સ્પિનર પણ એવો જ ઓફ સ્પિન પણ મારે, લેગ સ્પિન પણ મારે, અરાઉન્ડ ધ વિકેટ પણ બોલિંગ કરી છે, ઓફ ઓવર ધ વિકેટ પણ પોતે બોલિંગ કરી શકે એવો પોતે બોલર હોય. સ્લો પીચ ઉપર પણ બોલિંગ કરી શકે અને ફાસ્ટ પીચ પર બોલિંગ કરી શકે એવો કંઈક બોલર હોય તો. અને પાછો બોલર નહીં બેટ્સમેન પણ હોય પાછો, અને કેવો બેટ્સમેન, ડાબા હાથે પણ રમી શકે અને જમણા હાથે પણ રમી શકે, સવ્ય સાચિન અર્જુનની જેમ. ડાબો હાથ કોઈક આવી ગયો હોય સામે અને જમણો હાથ પેલો રાઈટ હેન્ડ બીજો કોઈ બેટ્સમેન હતા, ફિલ્ડિંગ ના વેર વિખેર કરી નાખે, કેપ્ટન એમ મૂંઝવણ થઈ જાય સામેવાળાને, એવો એવો બેટ્સમેન હોય. અને બેટ્સમેન પાછો એ ફ્રન્ટ ફૂટ ઉપર પાવરફુલ, બેક ફૂટ ઉપર પાવરફુલ હોય, એ શોર્ટ પીટના બોલને પણ મારી શકે, ફૂલ લેન્થ બોલને પણ મારી શકે, હુક પણ મારી શકે, કટ પણ મારી શકે, સ્વિંગ પણ મારી શકે, બધી રીતે પાવર દો. એટલો જ નહીં એ પોતે વિકેટ કીપર પણ હોય, સારામાં સારો વિકેટ કીપર. એટલો જ નહીં પોતે ફિલ્ડિંગ પણ કરી જાણે, સ્લીપમાં પણ રહી શકે, ગલીમાં પણ રહી શકે, બાઉન્ડ્રી પણ રહી શકે. એટલો જ નહીં પોતે કેપ્ટન પણ હોય, સારામાં સારો કેપ્ટન, એના ટીમના બધા મેમ્બર્સને સંતોષ આપી શકે એવો કેપ્ટન. પાછો આજકાલના કેપ્ટન નહીં, એ બધાને સંતોષ આપી શકે કેપ્ટન નહીં પાછો, પોતે કોચ પણ હોય, પોતે મેનેજર પણ હોય, આને કેવો કહેવાય? આને ઓલરાઉન્ડર કહેવાય કે નહીં? આને ઓલરાઉન્ડર કહેવાય. આવો કોઈક હોય તો આવો મળે, આવા સ્વામીજી છે. આપની રીતે આપને સમજાય એટલે આપણે દર્શન આપવા પડે છે, તો પણ હજી સ્વામીજી નહીં સમજાય આપને, કારણ કે આપણે હજી એક વ્યક્તિને પણ આપણે નથી પામી શક્યા. આપણે કોઈક માતા છે, કોઈક પિતા છે, કોઈક પુત્ર છે, કોઈક ભાઈ છે, કોઈક પાડોશી છે, કોઈક કોઈક બોસ છે, આપણે પોતાનો રોલ હજી પામી શક્યા છે? હું સાચા અર્થમાં પિતા બની શક્યો છું? જ્યારે આપણે એક રોલને પણ નથી પાર પામી શક્યા, તો એક જ રોલ, એક જ વ્યક્તિને બધા રોલ ક્યારે આવે? સ્વામી નોઈમાં આપણે ક્યારે સમજી શકશું? આપને ખબર પડે એક પિતા તરીકે, એક પતિ તરીકે એક વ્યક્તિને આપણે આ જીવન સંતોષ આપી શકીએ છીએ? બસ તમારી જાતને પૂછો, બહુ જ અઘરું છે. ટોલ્સ્ટોય તો કઈ વાત કરી, બહુ સુંદર ભારે વાત કરે કે એને તો. ટોલ્સ્ટોય એવું કહે છે, તમે એક વ્યક્તિને જિંદગી સુધી પ્રેમ આપી શકો જો એક મીણબત્તી આખી જિંદગી બળી શકે તો. એક મીણબત્તી આખી જિંદગી પ્રગટ રહી શકે, પ્રજ્વલિત? એમ ના પાડી દીધી, તમે એક વ્યક્તિને ક્યારે સંતોષ નહીં આપી શકો, તો બધાને ક્યારે સંતોષ આપી શકો? સર્વને સર્વદા સર્વથા સંતોષ આપવું એ તો અશક્ય જેવું લાગે છે, સ્વામીશ્રી અશક્ય પણ આપણા માટે શક્ય કર્યું છે, કારણ કે એ આ લોકનો પ્રેમ નથી. એ આપણે આગળ વાત કરશું હમણાં. સ્વામીશ્રીનો પ્રેમ એ આપણા માટે ઓલ ઇન વન પ્રેમ છે. સ્વામીશ્રીના એક જ પોતે વ્યક્તિ છે, છતાં પણ ઘણા બધાને ઘણા બધા રૂપેના દર્શન થાય છે. સ્વામીજી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત એ પોતે રજૂ કરે છે. સ્વામીજી 88 સાલમાં ડર્બન હતા, આજે સ્વામીજી જોહાનિસબર્ગ પહોંચ્યા છે, સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાનો બીજું એક શહેર છે ડર્બન. ત્યાંના એક જૂના લંડનના યુવક હરનીશ પટેલ, અત્યારે જે ત્યાગ સ્વરૂપ સ્વામી છે, અને એને બીજા એક ભાઈ હતા ગોવિંદ સ્વામી, પોતે ધામમાં ગયા. એમના પૂર્વાશ્રમના ત્રીજા ભાઈ હરનીશ, બધા સંતો અને સ્વામીને ઋષિ તરીકે બોલાવે છે. એકવાર ઋષિ સ્વામી આપણને કહે છે કે સ્વામી યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ગુડ ફ્રેન્ડ, એમ કહીને સ્વામી બાપાને ઇંગ્લિશમાં વાત કરી. સ્વામી બાપાએ સામેથી શું કીધું કે અમે તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને તારા ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામી આ પ્રસંગમાં ત્રણેય જ વાત કરી છે, પણ સ્વામી એનો સ્પષ્ટ એની સ્પષ્ટતા કરે છે. સ્વામી કે અમે તો તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામીજી જો નિરૂપણ કરે છે, ગુડ ગુરુ માનીએ તો ભક્તિભાવ રહે, પિતા માનીએ તો દાસપણું રહે, આજ્ઞા પડાય, અને ફ્રેન્ડ માનીએ તો સાથે નિખાલસપણે નિષ્કપટપણે વર્તાય. આ સ્વામી બાપાએ ત્રણ પાત્રની વાત કરી, ગુરુ એટલા માટે ભક્તિભાવ, પિતા એટલા માટે આજ્ઞાપાલન અને દાસપણું, મિત્ર નિખાલસપણું અને નિષ્કપટપણું. સ્વામી કીધું કે ત્રણેય અમે તારા છે. આ તો ત્રણની વાત થઈ, એનાથી પણ એક આગળની વાત છે. સ્વામીજી 85 સાલમાં એ વખતે નગર ચાલતું હતું આપણું, દ્વિશતાબ્દી મહોત્સવ. સ્વામીજી રાત્રે 11 વાગે અમદાવાદમાં એક હોસ્પિટલમાં એક આપણા હરિભક્ત અને ગુણભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસામાને મળવા માટે જાય છે. તબિયત થોડીક બગડી ગઈ હતી, સ્વામીજીને મળી અને પાછી ઉતારી તરફ આવી રહ્યા હતા. રાત્રે 11 વાગ્યા હતા. એ વખતે ગાડીમાં ઇન્દ્રવંદન એક વાત કરે સ્વામી આપણને,
ઇન્દ્રવદન કહે છે કે સ્વામી, ડોંગરીજી મારા જેવું કહેતા કે જેને મા બાપમાં હેત ના થાય તેને ગુરુમાં તેને ભગવાનમાં પણ હેત ના થાય. આવી વાત ઇન્દ્રવદન કરે છે. સ્વામી પણ ઘણી વાર આ પોતું ઉલ્લેખ કરે છે. ત્યાં પેલું કેટલકેમાં પણ આ વાત કરેલી. એ વાત તો પ્રસંગ, એ પ્રસંગ જુદો છે. પણ ઇન્દ્રવદન આવું કહે છે કે જેને માતા પિતામાં ના હેત થાય તેને ભગવાનનો પણ હેત ના થાય. પછી પોતાની વાત કરે છે તો સ્વામી, એનો અર્થ એવો થયો કે મને ભગવાન ક્યારે હેત, ભગવાનમાં હેત નહીં જ થાય. એમને તો નાનપણમાં માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, એટલે કે મને માતા પિતાનો પ્રેમ મને મળ્યો નથી, હું હેત પ્રીત કરી શક્યો નથી, માટે ભગવાનનો મને હેત નહીં થાય, એવું જ ને? આવો પ્રશ્ન બાપાને પૂછે છે ગાડીમાં. સ્વામી બાપા જે માર્મિક વચન કહે છે ત્યાં સ્વામી કહે છે કે જો તારે તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો, એ તને તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો જે કયો એ આ મળ્યા છે તે યોગી બાપા જ છે, માટે તેમાં આત્મબુદ્ધિ કરવી. સ્વામી બાપા એ વખતે યોગી બાપા તરફ નિર્દેશ કર્યો કે મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો હોય તે તમે એવ સર્વમ, એ યોગી બાપા છે, એમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ. સ્વામી શ્રી અમદાવાદમાં હતા, રવિસભાનો કાર્યક્રમ ચાલતો હતો. એ વખતે રઘુવીર ચૌધરી, આપણા જાણીતા એક સાક્ષર સાહિત્યકાર, એ રવિસભામાં પોતે વાત કરી રહ્યા હતા. તાજેતરમાં જ પોતે ઇંગ્લેન્ડ જઈ અને ત્યાંનો જે સત્સંગનો પોતે પરિચય મેળવેલો, ત્યાં હરિભક્ત સાથે બેઠક ઉઠક થઈ કેટલા હરિભક્તનો અંગત પરિચય પણ થયો, એના જે અનુભવો એ પોતે રવિસભામાં કહી રહ્યા હતા. એમાં વિશેષ વાત તો એ હતી કે બ્રહ્મિયારી સ્વામીના પૂર્વાશ્રમના જે બધા સંબંધીઓ, એમનો ભેટો ત્યાં થયો હતો અને એમના સંબંધીના મહિમાની વાત તો પોતે રવિસભામાં કરી રહ્યા હતા. એટલે બ્રહ્મિયારી સ્વામી ખબર પડી કે આ અમારા ઘરની વાત બધી આવે છે, એટલે પોતે થોડાક શરમાઈ ગયા કે આપણી વાત ક્યાં સાંભળવી. એટલે પોતે ઊભા થઈ રવિસભામાંથી અને સ્વામીશ્રી રૂમમાં પોતે પહોંચી ગયા. આમ રઘુવીર ચૌધરી બહુ ઇમોશનલી બધી વાતો કરતા હતા, એટલે એ વાત બધી પૂરી થઈ ગઈ. બ્રહ્મિયારી રાહ જોતા કે સ્વામી બાપા અમારા રૂમમાં આવશે. બાબા રૂમમાં પ્રવેશ કર્યો અને બાબાએ પહેલાં તો મસ્તી કરી, પહેલાં તો આમ બે આંગળી કરી આમ અને આંખ ઉપર આમ કર્યું કે કેમ બ્રહ્મિયારી, એમ રડું આવી ગયું કે મમ્મી પપ્પાની વાત સાંભળી રડું આવી ગયું. પછી હસ્યા, પછી બાબા બેઠા પલંગ ઉપર. પછી બાપા શું બોલે છે, બાપા કહે છે કે જો માતા પિતાનો, માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે. સ્વામી જાણે છે, સ્વામી કે માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે, પણ ગુરુમાં તો ટુ ઇન વન, બે પ્રેમ આવી ગયા. સ્વામીશ્રી આટલું બોલીને પલંગ ઉપર બેસે છે, પણ પછી પોતે જ પોતાના વાક્યમાં સુધારો કરે. સ્વામી કહે કે ટુ ઇન વન નહીં, ગુરુ તો ઓલ ઇન વન, ગુરુમાં તો સૌનો પ્રેમ આવી જાય છે. સ્વામીશ્રી આપણા માટે ખરેખર તમેવ સરમ એ બિરુદ સાર્થક કર્યું છે. આપણા માટે હર કોઈનો પ્રેમ એ પ્રમુખ સાહેબ મહારાજમાં આવી ગયો છે. આપણે કદાચ વ્યાખ્યા પણ ના આપી શકીએ, માતા પિતા એ સિવાય બીજું શું હોઈ શકે આપણે ખબર નથી, પણ એ જે કંઈ હશે ને એ પણ આમાં આવી જ ગયું. ભલે આપણે કદાચ બોલતા નહીં આવડતું હોય, આપણે વિચારતા ના આવડતું હોય, આપણે કદાચ વ્યાખ્યા નહીં આવડતી, કદાચ આપણે પ્રસંગ પણ નહીં આવડતું, આપણે કહેતા ના આવડતું હોય, પ્રસંગ કહેવાની જરૂર નથી, અનુભૂતિનો વિષય છે. આપણે અનુભવ થશે કે ના, સાંઈ બાપા મારા માટે એ સર્વ છે. આ સર્વની વાત, આ ઓલ ઇન વનની વાત, ઓલરાઉન્ડર થવાની વાત, એ બધાને સર્વથા સર્વદા સર્વને પ્રેમ આપો, એ કેટલી દુષ્કર વાત છે. અને તો બાપાએ વાત કરી કે માતા પિતાનો પ્રેમ એનાથી પણ વિશેષ છે આ તો, કારણ કે આ પ્રેમ છે ને એ દિવ્ય પ્રેમ છે. આ તો ખાલી આપણે એક શ્લોકના દ્વારા આપણે એક આધાર આપી લીધો છે, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ છે સખા તમેવ. એ માતાના આધારે આપણે કેટલાક લક્ષણો જોયા કે માતા જન્મ આપે છે, માતા પોષણ આપે છે, માતા રક્ષણ કરે છે, માતા માવજત કરે છે, પિતા પોતે એ પિતૃછાયા આપે છે, પીઠવાડ આપે છે, માતા પિતા પોતે લગ્ન કરાવડાવે છે. આ બધા તો આપણે લૌકિક લક્ષણ છે. એકચ્યુઅલી આપણી બુદ્ધિમાં બેસે એટલા માટે આ લૌકિક લક્ષણના આધારે આપણે સ્વામીશ્રીના પ્રસંગ કેટલા ગોઠવ્યા. હકીકતમાં એ પ્રસંગો ગોઠવાના નથી હોતા, સ્વામીશ્રીનું જીવન જ પોતે બોલે છે, અનુભૂતિનો વિષય છે. સ્વામી આપણામાં મમતા છે, માતા જેવો પ્રેમ છે, આપણે સમજાય એટલા માટે માતા જેવો પ્રેમ આપણે કહે છે. પણ મમતા કરતા પણ સ્વામીશ્રીનું જે પ્રેમ છે દિવ્યતા છે, મમતામાં દિવ્યતા ભળે છે, કારણ કે એ કલ્યાણકારી છે. આખરે માતાનો પ્રેમ પણ માયાવી જ છે ને, માતાનો પ્રેમ પણ, માતાના પ્રેમમાં પણ સ્વાર્થ તો રહ્યો જ છે. અંતે આ લોકનો પ્રેમ છે, લોહીની સગાઈ છે. આ લોકના આ જન્મના માતાને, જન્મજન્મ માતા ક્યાં આપણે કોઈ યાદ કરીએ છીએ? પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમમાં ભલે મમતા આપણે દેખાય, માતાનો પ્રેમ પણ એમાં સ્વાર્થ નથી,
એમાં દિવ્યતા છે, અહમ મહત્વ નથી, એમાં કલ્યાણની ભાવના છે, એમાં જીવનું સાચું હિત એમાં સમાયેલું છે. એટલે માતા કરતાના માતા કરતા પ્રેમમાં પણ એ જુદો પ્રેમ છે, જીવની સગાઈ છે. આત્માના માતા પિતા છે સ્વામીશ્રી મુંબઈ માતા. એ વખતે એક રાકેશ મકવાનો નામનો 6 વર્ષનો બાળક સ્વામીજી પાસે આવે છે. એકદમ સુનમુન થઈ ગયો તો સ્વામી ઘર વાત કરી કે સ્વામી મારા પિતાજી અકસ્માતમાં સ્વર્ગમાં પહોંચ્યા છે, મારા પિતાજી મને બહુ યાદ આવે છે, શું કરું? હવે આવો 6 વર્ષનો બાળક કે નાની ઉંમરમાં એને પિતાનો પ્રેમ ના મળે, હુંફ ના મળે, બિચારો શું કરશે, કેવી રીતે મોટો થશે, માતા પણ કેવી રીતે મોટો કરી શકે? બાપા એને એકદમ પ્રેમથી માથે બર્થડે બધા હાથ ફેરવે છે અને પછી ધીમે ધીમે થોડીક વાત કરે છે કે જો યાદ તો આવે સ્વાભાવિક છે, પણ રડવાથી થોડા કે પિતાજી પાછા આવી જવાના છે, આપણે ભગવાનને યાદ કરવા, ધીમે ધીમે દુઃખ ઓછું થઈ જશે. પછી સ્વામી કહે છે કે પિતા હતા એ વાત સાચી, પણ એ તો દેહના પિતા છે ને, આપણા આત્માના પિતા તો શ્રીજી મહારાજ છે અને યોગીજી મહારાજ છે, એમને યાદ કરવા. સ્વામી બાપા કહે છે આત્માના પિતા તો કોણ છે? ભગવાન ને સંત છે. પછી પતે એમાં પણ ખાલી જ્ઞાન આપીને એમ છોડી નથી મૂકતા, વાંધો નહીં મંદિરમાં આવતો રહેજે, જે પણ કંઈ જરૂર પડે અમે છે, પૂછતો રહેજે. સ્વામી બે રીતે જ્ઞાન પણ આપે છે અને હું પણ આપે છે, પણ અંતે તો સમજાવી દીધું જ કે અંતે તો બધા જ સંબંધો આ દેહના જ છે, બધા જ સંબંધો દેહના છે, આ જન્મના છે. 84 લાખ જન્મ આપણે થઈ ગયા છે, આત્મ સ્થિર રહ્યો છે, આત્મા એક નહીં કર્યો છે, દેહ તો કેટલાય બદલાઈ ગયા છે. શાસ્ત્રો આપણે કહે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માતાનું ધાવણ આપણે ધાવ્યું છે. વિચાર કરો સમુદ્રનું પાણી કેટલું અગાધ છે, આપણે પામી શકીએ એમ છે? અમારા નર્મદા સરોવર આપણે સરદાર સરોવર જોવા ગયા હતા, ઓહો અધધધ થઈ જાય, આટલું બધું પાણી, આમ આપણે એમ કે આ પાણી આપણે કહે ને નાથી શકશું, આ ડેમનું શું થશે એવું આપણે થાય. પણ એ પાણી એ સમુદ્રમાં આવે ત્યારે સમુદ્ર જેમ પાણી કેટલા, એક જન્મમાં એક બાળક આમ થોડી કઈ 80 વર્ષ જીવન સુધી માતાનું ધાવણ ધાવે છે, કેટલા મહિના ધાવે, 3 મહિના 6 મહિના વર્ષ, ચાલો ને વર્ષ બાળક એ ધાવે માતાને, માણસ ચાલો માનો વાલી દસ, એક વર્ષમાં બાળક એ કેટલું પાણી દૂધ પીતું હશે, એક ટેન્કર કલ્પના કરો, ચાલો એક ટ્રેક્ટર એક ટેન્ક, એક જન્મમાં એક બાળક એક ટેન્કર પોતે દૂધ પીશે, સમુદ્રમાં કેટલા ટેન્કર ખાલી થતા હશે, કલ્પના બેસે છે? કેટલો જન્મ, કેટલા જન્મ વીતી, અને પાછું સસ્તન પ્રાણી જ પણ દૂધ પીતા હોય છે, સસ્તન પ્રાણી જ પોતે દૂધ પીતા હોય, પેલા આ પેલા કાચિંદા ને પેલા પેલા અજગર ને બધા થોડા કઈ પાણી દૂધ પીતા હોય છે. તો એ બધા કેટલાય જન્મ તે પસાર થાય કે યાદ પણ નથી આપને, અને એક જન્મના પ્રેમમાં આપણે બસ માતા માતા, બરાબર છે, એનો ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી, પણ એના કરતા જે આત્માના સગા છે, આત્માના જે માતા છે, એને કેવી રીતે ભૂલાય? એ જે માતાનું જેમ એ જે ખરું માતૃત્વ છે, આત્મિક માતૃત્વ, એ તો બહુ જ જુદું છે. મહાભારતમાં શાંતિ પર્વમાં જ્યારે ભીષ્મ પિતા યુધિષ્ઠિરને બોધ આપે છે, ત્યારે યુધિષ્ઠિર આ વાત કરે છે કે માતા પિતા કરતા પણ ગુરુ ચડી જાય છે. પોતે કહે છે ગુરુર ગર્યાન પિતૃતો મિતૃતસ માતૃતસ ચોત મે મતિ, પિતૃત અને માતૃત કરતા પણ ગુરુ ગર્યાન ગુરુ પતે ચડી જાય છે. શા માટે? કેમ? ત્યાં જવાબ આપે છે, એનો જવાબ આપણે વિષ્ણુ સ્મૃતિમાં આપણે મળે છે, સોરી મનુસ્મૃતિમાં મળે છે. મનુસ્મૃતિમાં પોતે કહે છે કે ઉત્પાદક બ્રહ્મદાત્રો ગર્યાન બ્રહ્મદા પિતા બ્રહ્મજન્મ હિ વિપ્રસ્ય પ્રેત્ય ચેહ ચે શાશ્વતમ, કે આ લોકમાં બે સરખામણી કરે છે કે ઉત્પાદક એટલે કે માતા પિતા અને બ્રહ્મદાતૃ એટલે કે જે ગુરુ આપણે બ્રહ્મ સુધી બ્રહ્મદાન આપણે જન્મ ગતિ કરાવી શકે છે, આપણો બુંદ સૃષ્ટિમાંથી આપણે નાદ સૂત્ર દેહ પાવી શકે છે, એવા જે ગુરુ એ બેની સરખામણીમાં કોણ ગરિયાન કોણ ચડી જાય? તો બ્રહ્મદઃ પિતા બ્રહ્મદાતા ચડી જાય. કેમ? કારણ કે આ લોકના માતા પિતા તો ખાલી આપણે માનવ શરીરમાં માનવ જોડે આપણે શરીરનો જન્મ અપાવે છે, પણ જે ગુરુ છે આપણે શાશ્વત આપ જ્ઞાન આપે છે, શાશ્વત આપણે અસ્તિત્વ આપે છે. આ લોકનું જીવન તો કેટલું, 80 વર્ષ પછી શું, પણ આપણો આત્મા તો અમર છે ને, એ અમરત્વ સાચો અમરત્વ આપણે કોણ પ્રમાણી શકે? સિકંદરને એકવાર પૂછવામાં આવ્યું કે તમે તો મોટા રાજા છો, શહેનશાહ આલમ છો, છતાં પણ આજે આખી દુનિયા તમારી પગે ઝૂકે છે, છતાં પણ તમે એરિસ્ટોટલને હાથ જોડો છો તમારા ગુરુને, શા માટે આવું? ત્યારે સિકંદરે બહુ સુંદર જવાબ આપ્યો
સિકંદરે કીધું કે મારા પિતા, પ્રશ્ન એવો હતો કે તમે તમારા પિતાને જેટલો આદર નથી આપતો, એટલો આદર તમે એનાથી પણ અધિક તમે એરિસ્ટોટલને તમે આદર આપો છો. ત્યારે એરિસ્ટોટલ પોતે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર પોતે કહે છે કે ફ્રોમ એરિસ્ટોટલ આઈ અટેઇન ઇટર્નલ લાઈફ એન્ડ ફ્રોમ માય ફાધર મે પેરિશેબલ એક્ઝિસ્ટન્સ. મારા પિતા થકી તો મને ખાલી આ નશ્વર દેહ પ્રાપ્ત થયો, પણ મારા ગુરુ એરિસ્ટોટલ પાસે તો મને શાશ્વતી જીવન મને પ્રાપ્ત થયું છે. એટલા માટે મારા ગુરુ એ મારા પિતા થકી પણ અધિક છે. આવા તો બીજા કેટલાય આપણે દર્શન દ્વારા જોઈ શકીએ કે સ્વામીશ્રી એક આપણા આત્મિક માતા પિતા બન્યા છે, એટલા માટે દેહના આત્મા પિતા કરતાં પણ એ ઘણા ચડી જાયેલા છે, ઘણા ચડી જાયેલા છે. એક કવિએ પણ થોડુંક આનો ઉલ્લેખ કરવા માટે પ્રયત્ન કર્યો છે કે માતા કરતાં પણ સંત કેમ ચડી જાય. પોતે કહે છે કે એક ડગલું અમે આગળ ભાળ્યા, એક ડગલું અમે આગળ ભાળ્યા, જનનીથી જગમાં સંત, માત સોડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત, સંતનો સ્વભાવ છે એવો જનનીની ગોદ જેવો. માતા સોડાવે, હાલડા ગાય પંપાડે અને પાણી દૂધ પીવડાવીને એને સોડાવી દે, પણ સંત છે ને એ આપણી જાગૃતિ આપે છે. સ્વામીશ્રી પાસે કલકત્તાથી આપણે એક હરિભક્ત હર્ષદભાઈ વાડિયા, એમનો 5-6 મહિનાનો બાળક એ સ્વામીશ્રી પાસે લાવે છે વર્તમાન ધરવા માટે, અને સીધો સ્વામીશ્રીને ખોડામાં જ મૂકી દે છે. એ વખતે નાનો બાળક, 5-6 વર્ષનો બાળક, એને આંખ બંધ હતી હોય અને આંખ બંધ હોય છે. સ્વામીશ્રી એમના ખોડામાં લે છે બાળકને અને પ્રેમથી સ્વામીશ્રીની આંખ ઉગાડે છે, નાના બાળકની આંખ ઉગાડે છે. અને પછી શું બોલે છે, મહાત્મા જાગો. એકદમ મીઠી હલકે સ્વામીશ્રી બોલે છે, મહાત્મા જાગો. અને નાનો બાળક છે એ આંખ ઉગાડે છે. સ્વામીશ્રી કે મહાત્મા જાગ્યા ખરા. સ્વામીશ્રી નાના બાળકને પણ મહાત્મા તરીકે સંબોધી શકે છે. અબ્દુલ કલામે પણ માર્ક કરેલું, સાંઈ બાપા જ્યારે ત્યાં ગાંધીનગરમાં જ્યારે બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ આપણે ઉજવાયો, સ્વામીશ્રી બાળકો આગળ પહેલી જ વાત શું કરે છે, આત્મા પરમાત્માની વાત કરે છે. અબ્દુલ કલામને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રી આત્માની આ પરમાત્માની વાત બાળકોને કરી રહ્યા છે, અબ્દુલ કલામ બહુ સરસ એમનું ઓબ્ઝર્વેશન હતું, આત્મે જાગ્યા ખરા. પછી બાપા નામ પૂછે છે કે નામ શું છે, એટલે હર્ષદભાઈ કહે કે સ્વામીનું નામ રાજ છે. હવે કહો, ઓહો વાહ રાજ. પછી બાળકને સંબોધીને સ્વામી શું કહે છે, જો આપણે આ લોકનું રાજ નથી લેવો, આપણે તો ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં પહોંચવું છે, ભગવાનનું રાજ આપણે મેળવવું છે. આ જાગૃતિ ગીતામાં લખ્યું, યા નિશાસર ભૂતાનામ, આ લોકમાં જે બધા જ સુતેલા છે ત્યાં સંત જાગેલા છે. એટલે કે લોકો તો ભગવાનની ભક્તિમાં તો સુતેલા છે, ઘોર નિંદ્રામાં છે, એમાં સંત પોતે જાગેલા છે. અને જેના પ્રત્યે આજે દુનિયા માત્ર જાગેલી છે વિષય ભોગમાં, એમાં સંત સુતેલા છે. એ આપણે જ્યારે આપણે સુતેલા છે વિષય ભોગમાં, આપણે ભગવાનની ભક્તિમાં, એમાંથી ભગવાન આપણે સંત આપણે જગાડે છે. અને લખ્યું અહીંયા, ભેળવી દે ભગવાન, ભગવાન સાથે જોડી આપે છે. સોની વાતમાં પણ લખ્યું, બાપના હૈયામાં સ્ત્રી છે તો પણ આવે છે છોકરાને, અને સંતના હૈયામાં ભગવાન છે તો ભગવાન આપે છે. બાપના અહીંયા સ્ત્રી છે, માતાના અહીંયા સ્ત્રી નથી એવું લખ્યું. ઘણા હરિભક્તો કહેતા હોય છે, સંતોમાં તમે કેટલાક જીવનમાં તમે તપાસ કરશો, માતાએ પ્રેરણા આપી હશે. કેટલાય એવા સંતો છે, જૂના જૂના વડીલ સંતો તમને કહેશે, તમે પૂછશો તો કે માતા થકી પ્રેરણા મળી. બહુ જ ભાગ્ય જેવા પુરુષો હશે, પિતાઓ હશે કે જેને છોકરાને પ્રેરણા આપી, ના એવું નથી. પણ સ્વામી બોલી ગયા છે કે બાપના અહીંયામાં સ્ત્રી છે, સ્ત્રીના અહીંયામાં પુરુષ એવું નથી લખ્યું, બાપના અહીંયામાં સ્ત્રી છે મારે છોકરાને પરણાવે છે, પણ સંતના હૈયામાં શું છે, ભગવાન છે, ભગવાનમાં જોડી આપે છે. સ્વામીશ્રી ગઢડા માતા 92 સાલનો પ્રસંગ છે, એટલે વખતે તો જૂના અવતારના બધા હતા. એ વખતે વડોદરાના જ બે સોની મહાજન સ્વામીશ્રી પાસે આવે છે. એ લોકોના અરસપરસ દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીશ્રી પાસે કંકોત્રી લેવા માટે આવ્યા, તારીખ મુહૂર્ત આમ કંકોત્રી બ્લેન્ક એ લોકો લાવ્યા હતા. પણ સ્વામીશ્રી જે રીતે મુહૂર્ત આપે એ પ્રમાણે મુહૂર્ત એ લોકો લખી અને ઠાકોરજીના ચરણે કંકોત્રી ધરવાના હતા. સ્વામીશ્રી મુહૂર્તને બધું આપ્યું, પછી સ્વામીજી ગમત કરી. વીરચંદ મોદી ત્યાં હતા, બાપા વીરચંદ મોદીને આગળ ઉલ્લેખ કરીને કહે છે કે મોદી કે આ બચ્ચુભાઈ તમારા ગોર કહેવાય કેમ. એટલે બચ્ચુ કાકા એકદમ ગરગર થઈ ગયા, હાથ જોડી થાય કે સ્વામી અમારા ગોર તો આ લોકના બધા ગોર, તમે અમારા ગોર. સ્વામી કહે કે જો ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે. સ્વામી એમ એક્શન કરી, ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે, અમે તો ભગવાન સાથે ભેગું કરી આપે. સ્વામી કહે છે કે અમે તો પરલોકના ગોર છે, તમારો હસ્તમેળાપ એ ભગવાન સાથે કરી આપે છે, એવા સાચા ગુરુ, એવા સાચા માતા, સાચા પિતા
એ પ્રમુખ સ્વામી મહારાજ આત્માના સાથ આત્માના માતા પિતા. આવા તો કેટલાય દ્રષ્ટાંતનો પાર આવે એમ નથી, આવા તો કેટલાય સૂક્ષ્મ લક્ષ્મણો તો કેટલાય રહી ગયા છે. રોજ અહીંથી જાઓ કથામાં આમ ત્યાં જાઓ, કહો આ પ્રસંગ રહી જ ગયો, આ પ્રસંગ રહી જ ગયો, કાલે કહીશ કાલે કહીશ. બીજો વિચાર આવી જાય, બીજા પટ્ટા પર ચડી જાય, તમને કેટલા પ્રસંગો છૂટ્યા હશે. સ્વામીના પ્રસંગમાં દૈવત કેટલું છે. એક પ્રસંગ આપણે કહીએ ને, સમયની મર્યાદા છે, બુદ્ધિની મર્યાદા છે, સંજોગોની મર્યાદા છે. એક પ્રસંગ અહીં ખાલી નાનો અમતો પ્રસંગ આવે સ્વામીજીને કે દરેકે દરેકના અંતરમાં નવો પ્રસંગ સૂચે, મારો પણ આવો પ્રસંગ બને, મેં પણ આવો પ્રસંગ વાંચ્યો, સંતોને કેટલા નવા નવા પ્રસંગો સ્ફુરે. કથા પૂરી થઈ નથી ને કે હરિભક્ત કહેવા આવે સ્વામી મારો પ્રસંગ આવો જ બન્યો છે. સ્વામીના પ્રસંગમાં દૈવત છે, એક જીવતું જાગત જગતું એક મૂર્તિમાન આ સ્વરૂપ છે, એટલા માટે એને આપણી સમક્ષ રહી ગયા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો જે આપણે ગુણગાન ગાઈએ છીએ પ્રત્યક્ષનો જ માલ છે. એમની હાજરીમાં એમની ઉપસ્થિતિમાં આપણે આ દિવ્ય ઉપસ્થિતિમાં આપણે પ્રસંગો ગાઈએ છીએ, એમનો મહિમા ગાય છે, એમાં જ મજા આવે છે ને. બાકી તો પુસ્તકો તો છે જ, શાસ્ત્રોમાં તો કેટલા બધા અવતારો અને ભક્તોનો ગુણગાન આપણે ગાઈએ, પણ આપણી નજર સમક્ષ એ પુરુષ જીવન જીવી ગયા, જીવી રહ્યા છે, એનો મહિમા છે. આજે હું ગમે તે ગપ્પો મારું તમે સ્વીકારો, મન સ્વામી હાજર છે, વડીલ સંતો હાજર છે, એ લોકોની હાજરીમાં આપણે પ્રસંગો ગાઈએ છીએ, તમને જ નહીં કબૂલ કરો તમે, કદાચ કઈ પ્રસંગ આગુ પાછું થઈ ગયું હોય, તમે જ ઉલટાનું તમે કહેશો, સામેથી તમે ઊભા થઈ શકશો, તમે મારા કરતાં વધારે પ્રસંગ કહી શકશો બધા ભેગા થઈને કે ના આ વાત સાચી આ વાત ખોટી છે. અહીંયા ગપ્પો નહીં ચાલે, બીજે બધે ચાલશે, આ ગુનાતીત સમાજ, આ ગુનાતીત સમાજે સાચો માલ ચાખ્યો છે, અહીંયા ગપ્પા નહીં ચાલે. એટલા માટે પ્રમુખ સાહેબ મારનું આપણે જયારે જીવન જોઈએ છે, એક એક પ્રસંગમાં અપરંપાર આપણે નેતી નેતી જ લાગે છે. આપણે આમ સ્વામીના ગુણ આપણે ક્યારે પામી શકશો એવું લાગે. આપણે જે મંગલાચરણ પેલું કરીએ છીએ ને, ઘણા ભક્તોને ગમી ગયું છે, અક્ષરજીન સ્વામીનું રચિત મંગલાચરણ છે,

કહીં રે. સ્વામી શ્રીના ગુણ એવા અપરંપાર છે કે એ ગુણનો પાર શારદા પણ નહીં કહી શકે. એને મૂલવવા કેવી રીતે? આપણે હીરે હીરે નહીં રે પ્રમુખજી, તમને મૂલવું નહીં રે. આપણે કદાચ બધા જ ગુણો હીરા બધા આખા દુનિયાને હીરા માણે કે ભેગા કરશું તો પણ આપણે નહીં પામી શકીએ એવા સ્વામીશ્રીના અપરંપાર છે એવા ગુણો છે. બધા નીલમના સન્માન એ પણ ઓછા છે, ઘસી બ્રહ્માંડોના પ્રાણ એ પણ ઓછા છે. આજે સ્વામીશ્રીને આપણે શું આપી શકશું? જાણે એ જે ઋણ આપણા ઉપર છે, એમને જે ગુણ છે, એનું જે આપણે મૂલવણી નથી કરી શકતા તો આપણે એની કિંમત ક્યારે ચૂકવી શકશું? જેનું આપણે આમ લીસ પણ નથી કરી શકતા તો આપણે એનું રીપે, એનું બિલ આપણે ક્યારે વળતર વળી શકશું? અશક્ય લાગે છે. સ્વામીશ્રીનો આપણા જે ઉપર જે આ ગુણ છે, આ જે ઋણ છે, એ અનંત ભવમાં પણ આપણે ક્યારે ચૂકવી શકશું કે નહીં એ પ્રશ્ન છે. એક લોક એક જન્મમાં એક માતાનું ઋણ પણ આપણે ચૂકવી શકીએ એમ છે? ઉમાશંકર જોશી આપણા ગુજરાતીના બહુ મોટા એક સાહિત્યકાર સાક્ષર થઈ ગયા, એ માતાનું ઋણ વિશે પોતે લખે છે. એ પોતે કહે છે કે માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ છે? પછી સમજાવે છે, ખરું જોતા એ ઋણ નથી. ઋણ ગણીને પણ પૈસામાં હિસાબ માંડી શકાય એમ છે. પણ પોતે પોતાની ભાવના રજૂ કરે છે, જગતની માતાઓનું ઋણ ચૂકવાનો જો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળે. ઉમાશંકર જોશી પોતે કહે છે કે માતાનું ઋણ કેવું છે એ કદાચ ભગવાન પણ નહીં ચૂકવી શકે તો આપણો તો ક્યાં હિસાબ છે? માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ છે? એ પૈસા કંઈ ચૂકવાય એમ છે? માતા જે રીતે આપણે 9 મહિના સુધી ઘરમાં આપણે રાખે છે, આપણી માવજત કરે છે, આપણા માટે ચરી પાડે છે, એ બાળકને પછી જ્યારે પ્રસૂતિ એ જે વેદના છે એ માતા જ જાણે. એ જાણે એ વેદના પ્રસૂતિ પછી પણ જે પોતામાંથી ભોગ આપે છે અને ધવડાવે છે, એ બધું ઋણ આપણે ક્યારે ચૂકવી શકશું? નહીં ચૂકવી શકે. મહાન સ્વામી એક જૂનો પ્રસંગ યાદ કરે છે. 77 સાલમાં પોતે અમેરિકામાં હતા, સાથે ડૉક્ટર કેસી પટેલ, આપણા જે મેડિકલ સત્સંગ મંડળના પ્રમુખ. એ વખતે ઘરે હરિભક્તના ઘરે પ્રધાનમંત્રી થાય છે, એક યુવાન મળે છે, વલાસણનો હતો મૂળ. એ વખતે માતા પિતાએ ભારતમાં હતા, છોકરો ત્યાં હતો. એટલે કેસી કાકા બધી વાત સમજાવે કે તું જો તો ખરા, તું અહીંયા આવ્યો છું, તારા માતા પિતા ત્યાં છે, તું પૈસા કમાય છે, તું માતા પિતાને યાદ કરે છે કે નહીં? કે એમાં શું યાદ કરવાનું? સામે પડે છે, હું મારી રીતે કમાઉં છું, હું મારી રીતે મારું ખાઉં છું. કે એમ નહીં, તું તું મોટો થયો, એમને મોટો થયો, તારા માતાને જન્મ આપ્યો, તને ખવડાવ્યું, તને દૂધ પાયું, એ તું કેવી રીતે ભૂલી શકે? છોકરો શું કહે છે કે મને કેટલું દૂધ પીવડાયું, એનું બિલ કેટલું થાય, મને બિલ મોકલી આપશો, બિલ આપી દઈશ, પૈસા આપી દઈશ. આ કઈ પૈસામાં ગણિત થઈ શકે એમ છે? દલપતરામ કવિએ બહુ સુંદર લખ્યું છે, ઘણી

જમાતો. દલપત રામ કવિના જે માનના ગુણ આપણે પહેલા પણ જોઈ ગયા છે, એમાં છેલ્લું પદ છે, ગણિતે ગણાથી નથી તે ગણાતું. એ ગણિત કઈ માનતું નથી, પૈસા કેટલા થાય એ બિલ કઈ અપાય છે, જેનું બિલ અપાતું નથી એના પૈસા ક્યારેય ચૂકવાય એમ નથી. માતા ક્યારે બિલ આપે છે કે જો 9 મહિનાનું ભાડું આટલું થાય, અને મુંબઈમાં એટલે મુંબઈનો તો સ્ક્વેર ફૂટનો ભાવ વધી જાય, અને દૂધ પ્યોર પાણી નાખ્યા વગર એકદમ બરાબર વિટામિન વાળું ગરમ કરેલું, સાકર પણ અહીં નાખવી પડે, એ દૂધનો ભાવ શું થાય, એ બિલ આપે છે માતા ક્યારે? ઋણ ક્યારે ચૂકવાય? એ માતાનું ઋણ ચૂકવાય એમ નથી. એમ આ માતાની, એક માતાની, અને માતાને એવું થાય છે કે હજી મેં કર્યું જ નથી. સ્વામી શ્રી મને એવું જ લાગ્યા કરે છે, મેં તમારા માટે કઈ જ કર્યું, આટલું બધું કર્યા પછી પણ એવું લાગ્યા કરે મેં કર્યું કઈ કર્યું નથી, એ એવું તમે ઋણ કેવી રીતે ક્યારે ચૂકવી શકો? સ્વામી શ્રી મહુદા માતા. સ્વામી શ્રી બોઢવા જતા હતા, મીટિંગ પૂરી થઈ અને સ્વામી શ્રી સોફામાંથી ઊભા થઈ બાથરૂમ જઈ રહ્યા હતા. એ વખતે એક બાજુ બ્રહ્મગિરી સ્વામી હતા, બીજી બાજુ ભગવતચરણ સ્વામી હતા. સ્વામી શ્રી બાથરૂમમાં જતા એટલે એમના સ્લીપર એમ પહેરવાની ઈચ્છા થઈ, એમને સ્લીપર પહેરીને બાથરૂમમાં જવાના હતા. એ વખતે બ્રહ્મિયારી સ્વામીએ બાપાના સ્લીપર ઊંચા કર્યા, બાપાને બતાવ્યા કે સ્વામી જો તમારા આ સ્લીપર છે તમે જો. પછી પોતે બહુ આમ વ્યંગમાં પોતે બોલ્યા કે સ્વામી તમારા સ્લીપર છે ને તમારા જ પગા સ્લીપરમાં આવે છે, તમારા જ પગા સ્લીપરમાં આવે છે. કેવાનો ભાવ તે જ હતો કે તમારા આ પેંગણામાં બીજા કોઈનો પગ આવી શકે એમ નથી. આ દુનિયામાં કોઈ એવા પુરુષ નથી કે તમારા આ સ્લીપરમાં તમારો એમ તમારા એમના પગ મૂકી શકે. કેમ કે તમે જે સમાજ માટે કર્યું છે આજે કોણ કર્યું છે? પછી બ્રહ્મેશ્વર શું કહે છે કે સ્વામી તમે છે ને એકવાર શાંતિથી એક લિસ્ટ કરો, તમે એક લિસ્ટ કરો કે મેં શું શું કર્યું છે, કેવા કેવા કાર્ય મેં કર્યા છે. બ્રહ્મેશ્વર એવું બોલ્યા કે તમે એ લિસ્ટ બનાવશો ને જ્યારે તમે વાંચશો ને તમને તમારી જાતની ઈર્ષા આવશે, કહો આ કોણ કરી ગયું, આટલું મેં કર્યું આટલું, તમને જ તમારી ઈર્ષા આવશે કે આવું કોઈ પુરુષ આટલું કરી શકે સમાજ માટે. સ્વામી સેવા ગડગડા થઈ ગયા. સ્વામી કે ના ના આપણે ક્યાં કર્યું છે, આ તો બધું મહારાજ કરી ગયા છે, યોગ્ય આપણે સંકલ્પથી શાસ્ત્રમાં બળથી બધું થાય છે. જે પુરુષે પોતાની જાતને ઘસી નાખી છે લિટરલી, હજી પણ થાય છે મેં કંઈ કર્યું જ નથી, મારે ઘણું ઘણું બાકી છે, પોતાની જાતને લિટરલી ઘસી નાખી છે. આપણે પ્રસંગ પહેલાં કીધો તો એકદમ આનુષાંગિક છે, એ પ્રસંગ યાદ કરીને આપણે પછી અહીંયા આજનો દિવસનું પૂરું કરીએ. સ્વામી કહે છે કે મેં તમારા માટે હરિભક્તો માટે દેહ ઘસી નાખ્યો છે. સ્વામી શ્રી 95 સાલમાં લંડન હતા. એ વખતે લંડન મંદિરની પ્રતિષ્ઠા બાકી હતી, થોડાક દિવસ બાકી હતા. સ્વામીશ્રી પ્રતિષ્ઠા પહેલાં એક હરિભક્તના ઘરે રહેતા, મોહનભાઈ કોલોરામાં, આપણા વિશ્વેશ્વર અને પુરુષોના પિતાશ્રી. સ્વામીને એવું કહે છે મંદિરમાં આપણે રહેશું તો બાંધકામનું બરાબર બધું મારા લીધે જ બધું કામ અટકી જશે, બધા સંતો હરિભક્ત મારી વ્યવસ્થામાં જ પડશે, એના કરતાં આપણે દૂર રહીએ થોડુંક, અને મીટિંગને બધું આપણે મંદિરમાં કરશું અને રોજ રોજ હરિભક્તના ઘરે કરશું, રોજ રોજ આપણે સાઈટ ઉપર નિરીક્ષણ કરતા જશું. રોજ સાંજે બાપા ત્યાં હરિસંતોને બોલાવે અને મંદિર મોસની ત્યાં મીટિંગ થાય. એકવાર સાંજે સ્વામીજી ઠાકોરજી જમાડી અને સંતોની રાહ જોતા હતા કે સંતો આવશે પછી આપણે મીટિંગમાં બેસીએ. સ્વામી તો એક એક પણનો ઉપયોગ સદઉપયોગ કરનારા, એટલે ઠાકોરજી જમાડ લીધા પછી બાપા નીચે જ બેસી ગયા જમીન ઉપર જ, પાછળ સોફાનો ટેકો, પગ લાંબા કરેલા, પોતાના ખોળામાં ઓશિકો હતું અને ઓશિકા ઉપર પેડ લઈ અને પેન સાથે બાપા પોતે પત્ર લેખન કરી રહ્યા હતા. ધીમે ધીમે સંતો બધા આવતા ગયા, પત્ર થોડોક લાંબો હતો એટલે થોડીક વાર હતી પત્ર પૂરો થવાની. સંતો શાંતિથી દર્શન કરી રહ્યા હતા. જેવું પત્ર પૂરો થયો સ્વામીજીએ પેન મૂકી, પેડ મૂકી અને એક બાજુ ગોઠવી દીધું બધું, અને સ્વામીજી સંતો સામે જોયો, સંતો સ્વામી સાથે જોયો. પછી બાપાએ પૂછ્યું કે સંતો શું જુઓ છો? સામે એક સંત હતા એટલે એમ થોડી ગમત સૂજી. સંતે કીધું કે સ્વામી અમે તમારા ચરણાવિંદ જોઈએ છે. અમે તો એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય એના ચરણાવિંદના 16 ચિહ્ન હોય, અને જે સંતે અંગોઅંગમાં ભગવાનને ધાર્યા હોય તો એના ચરણાવિંદ પણ 16 ચિહ્ન હોવા જોઈએ કે નહીં? એટલે અમે તમારા ચરણાવિંદ જોતા હતા, અમે શોધતા હતા કે આ 16 ચિહ્ન ક્યાં ગયા. સ્વામી શ્રી બહુ જ માર્મિક તે ઉત્તર આપે છે. સ્વામી કે પધરામણી કરી કરીને ઘસાઈ ગયા છે. આમ આપણે ઘણું બધું સમજવાનું છે. 16 ચિહ્ન જોવા નથી જવાનું આપણે. એમનું જીવન બોલે છે કે 16 ચિહ્ન હોય કે ના હોય એ તો ભગવાનનું સ્વરૂપ જ છે. એની કઈ સાબિતી નથી ભગવાનપણાની. ભગવાનપણની સાબિતી શું છે? પોતાના ભક્ત માટે ઘસાઈ જાવ. મહારાજે કીધું કે મારામાં ગુણ શો કે મારા ભક્તનો પણ ભક્ત બની શકો એ મારો ગુણ છે. સ્વામીશ્રી આજે આપણા ભક્તના પણ આપણા માટે પોતાનો દેહ કુરબાન કર્યો છે, એ હવે ગુરુ
જે અનંત એક માતાનો પર જ્યારે ગુણ આપણે નથી કરી શકતા, ઋણ નથી ચૂકવી શકતા, એવી અનંત માતા, એવા અનંત પિતા, એવા અનંત સ્વજન, એવા અનંત મિત્ર, એવા અનંત વિદ્યા ધન બધું જ તમેવ સર્વમ, એનું ઋણ અમે ક્યારે ચૂકવી શકશું? શું ખપશે સ્વામીશ્રીને? આ લોકને કઈ નહીં ખપે, આ લોક તો બધું તો તજીને આવ્યા છે. જે લોક ભોગ તજીને વિચરે તેને શું અર્પણ કરીએ, એને શું ખપશે? એક જ વસ્તુ ખપશે, એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છે. આ અભ્યાસ કેટલો મહત્વનો છે એ આપણે એક જર્મન ચિંતક સમજાવે છે. જર્મનીમાં એક બહુ જ મોટા ચિંતક થઈ ગયા, દાર્શનિક થઈ ગયા, એનું નામ હતું શોપનહાવર. ભારત માટે અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ આદર હતો, અંતરથી આદર હતો. એટલું જ નહીં, ભારતના શાસ્ત્રનો પણ એમને ખૂબ જ ગહન અભ્યાસ હતો. આપણા ઉપનિષદો એમને બરાબર વાંચેલા, એને અભ્યાસ કરેલા અને એના ઉપર એમને ઘણું ચિંતન કરી અને લેખો પણ લખેલા. એમના આવા ઊંડા અને તલસ્પર્શી અભ્યાસ પછી પોતાનો અનુભવ કહે છે કે આજે ઉપનિષદનો અભ્યાસ એ કેવો છે. તો પોતે કહે છે કે ઇન ધીસ વર્લ્ડ there is no study so beneficial and elevating as that of the Upanishads. એટલે કે આ દુનિયામાં ઉપનિષદનો જે અભ્યાસ એની સરખામણીમાં ઊભો રહી શકે એવો બીજો કોઈ અભ્યાસ નથી જે ઉપનિષદ અભ્યાસ એવો ઉન્નતકર છે અને ઉપકારક છે. એમણે તો ઉપનિષદો વિશે વાત કરી, તો આપણા માટે પણ આ પ્રત્યક્ષ ઉપનિષદ જ છે. આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનો અભ્યાસ કરી રહ્યા છે, સાક્ષાત પ્રગટ ગુરુ હરિનો આપણે સામીપ્ય સેવી રહ્યા છે. આ ઉપનિષદ જ છે. તો જ્યારે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના આવા દિવ્ય અદ્વિતીય પ્રસંગોનો આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણા અંતરમાં પણ એક ગૌરવ હોવું છે. કેટલું મહાન કાર્ય આપણે કરી રહ્યા છીએ. કદાચ કોઈક અહીંયા આવીને કોઈનો પરિચય આપણે આપવામાં આપીએ કે આ ભાઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેડિકલમાંથી પસાર થયા છે, તો આપણને ગૌરવ થાય ને. એ બીજા કોઈની વાત થઈ, આપણો પોતાનો જ દીકરો હોય તો આખા ગામને આપણે કહેતા ફરીએ. આ તો હાર્વર્ડ નહીં, હાર્વર્ડની પણ હાર્વર્ડ, દુનિયા માત્રની જે પણ કંઈ યુનિવર્સિટી હશે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, યેલ, બર્કલી, અને મેડિકલ કે નહીં, પણ જે આધ્યાત્મિક વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એનો મહિમા, એનો ગૌરવ સાથે આપણે આગળ વધીએ. આપણે પ્રમુખ ઉપનિષદમાં એક શ્લોકના આધારે સ્વામીશ્રીના ગુણ આપણે ગાઈ રહ્યા છીએ. એમાં આજે આપણે માતાના લક્ષણો જોઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે સૌ સમૂહમાં હાથ જોડી સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે આપણે આ શ્લોકનું ગાન સાથે કરીએ.

માતા દૂધ આપે છે, માતા ધવડાવે છે, માતા પ્રેમથી પોષણ આપે છે, એ વિષયક આપણે વાત ઘણી આપણે ગઈકાલે કરી. માતા દૂધ આપે છે એ કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે, ભગવાનની કેવી મોટી કૃપા છે. દેવાનંદ સ્વામી એમના પદમાં લખે છે,

धीरज धर तू अरे अधीरा। ભગવાનની કેવી મોટી આ કૃપા છે, હાડ માંસના અને ચામડાના એક પૂતળામાં ભગવાને દૂધ મૂક્યું છે બાળકના સંપોષણ માટે, તો માતા બાળકને દૂધ આપે છે. માતા જ્યારે પહેલી વાર પોતાના બાળકને એ સ્તનપાન કરાવડાવે છે, ધવડાવે છે, એ ક્ષણ કેવી દિવ્ય છે, એ ક્ષણ કેટલી પવિત્ર છે કે એ વખતથી માતાનો અને બાળકનો એક બહુ વિરલ સંબંધ ત્યાંથી સદાય છે. એ માણસ મરે ત્યાં સુધી એ દૂધના આધારે જીવે છે. એ જે પવિત્ર સંબંધ સદાય છે એના સંદર્ભમાં એક બહુ સુંદર વાક્ય ઇંગ્લિશમાં કહેવાયું છે, There is nothing holier in this world than the first consciousness of love. કે આ દુનિયામાં પ્રેમ પ્રાપ્તિની પ્રથમ પ્રતીતિ સિવાય બીજું કશું જ પવિત્ર નથી. પહેલી વાર જ્યારે એ બાળક આવી રીતે માતાનો સંબંધ સાધે છે અને માતા અને બાળકનું જે પછી એનું ચિરકાળ જે સંબંધ સધાઈ રહ્યો છે એ જે પ્રથમ ક્ષણ કેટલી પવિત્ર છે, ત્યારથી ધ ફર્સ્ટ કોન્શિયસનેસ ઓફ લવ, એને ખ્યાલ આવે છે કે આ મારી માતા છે. એ જે સંબંધ સધાઈ રહ્યો છે બાળક અને માતા, ત્યારથી જ આમ જુદા પાડી શકતા નથી. એ માતા અને બાળકનો સંબંધ આપણે જોઈ રહ્યા છીએ. જેમ માતા બાળકને દૂધ આપે છે એમ સ્વામીશ્રી પણ આપણે સૌને પ્રેમથી પોષે છે. દૂધ તો પ્રતીક છે, પ્રેમ દ્વારા સ્વામીશ્રી આપણે સૌને પોષે છે. પણ એ પ્રેમ કેટલો જુદો છે જગતથી. ગઈકાલે આપણે જોયું સ્વામીશ્રી ક્યારેક ક્યારેક એ શબ્દ દ્વારા પણ એ પ્રગટ કરતા હોય છે, બહુધા તો સ્વામીશ્રી પોતાના ક્રિયા દ્વારા જ એ બતાવતા હોય છે, પણ ક્યારેક ક્યારેક સ્વામીશ્રી બોલી જાય છે આઈ લવ યુ. પણ એ જે આઈ અને એ જે લવ, એ આ કોઈક સ્વામીશ્રી કોઈ પેલા ફિલ્મી કલ્ચરમાંથી નથી બોલતા આઈ લવ યુ. એ દિવસ જ્યારે સ્વામીશ્રી લુસાકા એરપોર્ટ ઉપરથી આ જીતુ મલાવીને ફોન ઉપર વાત કરી, એ દિવસ કંઈ ફ્રેન્ડશીપ ડે નહોતો. સ્વામીશ્રીના માટે એક સ્થાયી ભાવ છે, એમની આ ધ્રુવ પંક્તિ છે, બોલે કે ના બોલે એ અંતના અંતરમાં સતત આ વાત એ ગુંજતી રહે છે. સ્વામીશ્રીના મનમાં એમ છે કે બધાને હું ચાહું છું. આ સ્વામીશ્રીનો પ્રેમ એ માતા કરતા પણ ઘણો ચડિયાતો છે. કેવી રીતે? સ્વામીશ્રીના પ્રેમમાં છે ને કોઈ માયાનો લેશ નથી. માયા એટલે શું? મારા જે વાત કરી અહમ અને મમત્વ, એ માયા. માતાના પ્રેમમાં ઘણી બધી વિશેષતાઓ હશે પણ અહમ અને મમત્વ પણ ભારોભાર છે. માતા શું કહે છે? હું મારા બાળકને સાચવું. માતાના મનમાં એ જ છે ને, હું મારા બાળકને સાચવું. તું તારા બાળક, તું સાચવે કે ના સાચવે મને પડી નથી, પણ હું મારા બાળકને સાચવીશ. હું એને રમાડીશ, હું એને જમાડીશ, હું એને વાલ કરીશ. કદાચ બીજા કરશે ને થોડીક વાર ગમશે, આડોશી પાડોશીની બધી બાઈઓ આવે અને પોતાના બાળકને રમાડે થોડીક વાર ગમશે, પણ પછી એ થશે કે આ તો મારું બાળક છે, તમે કેમ રમાડીને લઈ જાઓ છો. એના અંતરમાં પણ એવી ઈર્ષ્યા જાગે છે કે ના ના, આ તો મારો બાળક છે. પાડોશીની બાઈઓ હોય અને પોતાના બાળકને નવા નવા કપડા આપે, રમાકડા આપે, તો માતા એ સહન નથી કરતી. માતા પોતાના બાળકને કહે છે, બેટા આપણે ના પાડી દેવી, એ તું છે નહીં આપે, આપે તો હું આપું. કારણ કે માતાને એવું છે કે હું મારા બાળકને ચાહું. અને કદાચ આડોશી પાડોશીને પણ બાળકો પોતાના જ કોઈક પુત્રના કોઈક એવા મિત્રો હોય, ભાઈબંધ હોય અને ઘરે આવે ત્યારે માતા એને નવા નવા કપડાં આપે છે એ બીજા બાળકોને. એ તો પેલા બાળકો રમવા આવે તો નવો તાજો નાસ્તો કરે ને પણ ઝટ અંદર મૂકી દે છે કે આ લોકો જાય પછી મારા બાળકને જમાડો. મારો બાળક છે ને, બીજાને શા માટે જમાડે? તમે પોતાની માતા જમાડશે. માતાના પ્રેમમાં પણ અહમ અને મમત્વ છે, એટલે કે માયાનો ભાવ છે. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ અહમ અને મમત્વ નથી. જેમ ગાગર અને સાગર, જેમ બિંદુ અને સિંધુ, એમ માતા અને મહાત્મા. માતાનો પ્રેમ કેવો છે? ગાગર જેવો. મહાત્મા એટલે સંતનો પ્રેમ એ સાગર જેવો છે. માતાનો પ્રેમ બિંદુ જેવો, સંતનો પ્રેમ સિંધુ જેવો. ગાગરમાં તમે સાગરનું પાણી ભરો
ગુણધર્મ ધર્મ બધા જ સરખા હશે. જે પણ તમે કદાચ કેમિકલી એનું જે એનાલિસિસ તમે કરો, પૃથ્થકરણ કરો, તો જે પણ કંઈ કેમિકલ્સ, એનું કમ્પોઝિશન, એનું જે પ્રવાહિતા, એનું જે સલાઇનિટી, એટલે કે જે કંઈક એનું ખારાશ, બધું જ જે તમને સાગરમાં જોવા મળશે એ બધા જ ગુણધર્મ પેલા ગાગરના પાણીઓ પણ જોવા મળશે. જે પણ કંઈક તમને વિશેષતાઓ, ખામી અને ખૂબી જે તમને સિંધુમાં જોવા મળશે, સમુદ્રમાં, એ દરેકે દરેક એના ગુણ લક્ષણો વિશેષતાઓ એ પ્રત્યેક બિંદુમાં તમને જોવા મળશે. પણ એક જ ગુણધર્મ ખૂટે છે, જે ગાગરમાં નથી પણ સાગરમાં છે, જે બિંદુમાં નથી પણ સિંધુમાં છે, એ શું છે? વિપુલતા. સાગરના બધા જ લક્ષણ કદાચ પેલા ઘડામાં આવી જશે, પણ વિપુલતા ક્યાં છે? વ્યાપકતા. એ માતાનો પ્રેમ ભલે કદાચ આ જુદા જગતથી બધા પ્રેમ કરતા મૂઠી ઉચેરો હોય, પણ હજી સંકુચિત છે. સંતનો પ્રેમ તો બધા ઉપર એક સરખો વ્યાપક છે. સ્વામીશ્રી સર્વને ચાહે છે, એટલે માતા કરતા પણ એ પોતે વિશેષ છે. સ્વામીશ્રી જ્યારે પ્રેમ કરવા જાય છે ત્યારે કોઈ રગ રાગ કે કોઈ નાત જાત કે કોઈ એવા લૌકિક ભેદભાવ જોતા નથી. સ્વામીશ્રી આ લોકમાં તમે જો જે પણ કંઈ પ્રેમ થાય છે, કેવા ઉપર છેલ્લા સંબંધથી પ્રેમ થાય છે, આગળની થોડીક આપણે વાત કદાચ પછીના દિવસોમાં કરશું, પણ આ લોકના પ્રેમમાં પણ આ બધા જ આ જે ઔપચારિક ભાવો છે, જે જાગૃતિ ભાવો છે, આપણે જે ટેવાયેલા છે, સમાજના જે વાતાવરણમાંથી આપણે આવીએ છીએ, એની અસર આપણા મન ઉપર થાય છે, એટલે આપણો પ્રેમ પણ એ રીતે જ વ્યક્ત થાય છે. રીડર્સ ડાયજેસ્ટમાં નાની એક વાર્તા આવેલી, પણ બહુ મર્મસભર વાર્તા હતી. અમેરિકાના એક શહેરમાં એક હપસી છોકરો હતો. એ જે શહેરમાં જે પડુમાં રહેતા હતા ત્યાં લગભગ બધા ધોળિયાઓ જ રહેતા હતા, અને એ જે સ્કૂલમાં જતો હતો એમાં પણ બહુ જ ઓછા કાળિયાઓ હતા. સ્વાભાવિક છે, આજની તારીખે પણ રંગભેદની થોડીક આછી પાતળી નીતિ તો ત્યાં હોય જ. આ છોકરો એ જ્યારે પણ સ્કૂલેથી દોડી દઈને ઘરે આવે ને ત્યારે કોમ્પ્યુટર પર બેસી જાય, અને હોમવર્ક પૂરું કર્યું નથી ને તરત જ કોમ્પ્યુટર પર. આમ તો ભાઈ હોમવર્ક પણ લોકો કોમ્પ્યુટર પર જ કરતા હોય છે, પણ રાત દિવસ કોમ્પ્યુટર પર જ બેસે. જ્યારે આજુબાજુના છોકરાઓ આમ બહાર રમતા હોય, હરવા ફરવા જતા હોય, તો આ ઘરમાં ને ઘરમાં જ કોમ્પ્યુટર સામે જ, અને બસ એમાં જ એટલો મશગુલ રહેતો રાત દિવસ. એના મમ્મી પપ્પા કે અને બીજા બધા એના સગાવાલા પણ કે એના કઝિન્સ બધા કે તું બહાર કેમ રમવા જતો, સ્પોર્ટ્સ રમ, આમ કર તેમ કર, બીજા કેટલા બધા છોકરાઓ છે તારા નેબરહુડના, તારા આ શેરીના, પણ તું કોમ્પ્યુટર સામે જ મારું મોઢું ઘાલીને બેઠો રહે છે ક્યારે. પેલો છોકરો કહે છે મને બહુ મજા આવે છે કમ્પ્યુટર સાથે. એ કમ્પ્યુટર જડ છે એમાં શું મજા આવે કે, પણ મને કમ્પ્યુટર સાથે જ મજા આવે છે. પણ કેમ કમ્પ્યુટર સાથે તને આટલી બધી મજા આવે છે? એક વાક્ય કરીને આખી વાર્તા પૂરી થાય છે. એ કહે છે ધ કમ્પ્યુટર ડઝન્ટ નો આઈ એમ બ્લેક. એ કમ્પ્યુટરની ખબર નથી હું કાઢ્યો છું. બાર તો પહેલા જ મારો પહેલો પરિચય થશે કો કાઢ્યો છે, આ તો કલર જોશે પહેલા. કમ્પ્યુટરને ખબર નથી હું કાઢ્યો છું. સ્વામીશ્રી આપણે ક્યારેય આપણી ચામડી ઉપર, આપણા રૂપ ઉપર ક્યારે પૂછ્યું છે તમને કે તમે કઈ જાતના? ઓહ નહીં, તો પછી તમે પાછા રહો લાઈનમાં. પછી એવું ક્યારેય પૂછ્યું છે કે તમે કેવા ગામના છો? ગામના તો તમે પહેલાં આવી જાઓ, ચાલો. પાંચ ગામના પછી, 27 ગામના પછી. ચરોડતાના કહો, અમેરિકાના છો? ઓહો, તો તમને નજીક બેસાડું. નાત જાત આપણે ક્યારેય સર્ટિફિકેટ માંગ્યું છે? તમે કેટલું ભણેલા? તો 12મા ધોરણ બાદ આ બાજુ બેસે, પછી ગ્રેજ્યુએટ આ બાજુ બેસે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ આ બાજુ બેસે, એવું ક્યારેય સ્વામી પૂછ્યું છે? સ્વામી ક્યારેય પણ આવા સ્થૂળ ભેદમાં પડ્યા જ નથી. સ્વામીશ્રી કાળિયાઓને પણ સુખ આપી શકે છે, કાળિયાઓ પણ સ્વામીશ્રી સાથે એવા જ પ્રેમથી જોડાય છે. આજથી લગભગ 2-2.5 વર્ષ પહેલાં સ્વામીશ્રી સાથે સુરેન્દ્રનગર હતા. એ વખતે સુરેન્દ્રનગરમાં જે ભૂકંપગ્રસ્ત બધા ગામો હતા એમાં જે સંસ્થા દ્વારા નવી સ્કૂલોનું જે નિર્માણ થયું હતું એની લોકાર્પણ વિધિ હતી. એ દિવસોમાં સ્વામી સાથે ફરતા હતા, એટલે ધર્મચરણ સ્વામી જે અંગ્રેજી પત્રો આવતા હોય એ કાયમ સેવા સોંપે. એવામાં એક કાળિયાનો પત્ર આવ્યો સ્વામીશ્રી ઉપર. પોતે લંડન રહે છે, એનું નામ છે કેની. પહેલાં ત્યાંના એક સંતે બધું આખી પૂર્વ ભૂમિકા બાંધેલી કે શા માટે આ કેની પોતે બાપાને પત્ર લખી રહ્યો છે. એને આખો પહેલાં પરિચય આપ્યો કે આ કેની કેવો માણસ છે, સામાન્ય કેરટેકર છે, પોતે કાળિયો જ છે, ઇંગ્લેન્ડનો જ છે માણસ,
કેરટેકર છે, એટલે પેલું આપણે પેલું સાફસફી કરે ને પેલા સ્કૂલમાં, વોચમેન જેવું કંઈક કામ બજાવે એવા કોઈક લાઈનનો પોતે માણસ છે, જુવાન છે. મંદિરના સંપર્કમાં આવ્યો, અક્ષર વિહારી સ્વામી બધા થોડીક વાતચીત કરી અને હેત થયું. એના મિત્ર મંડળમાં પણ આપણા સત્સંગી થોડાક હતા, એ મંદિરમાં આવતો થયો, એ થોડુંક આપણે વાંચન કરતો થયો, અને એમાં એને એવી લગની લાગી ગઈ કે દર રવિ સભામાં હાજર થઈ જાય. એક કક્કો પણ એને સમજાય નહીં, ગુજરાતી તો શું સમજાય, પણ બેસે. એવામાં એ વખતે ભગીજીમાની જન્મજયંતિ આવી, એટલે ભગીજીમાનો ઉત્સવ લોકો કર્યો ત્યાં લંડનમાં, અને આત્મસુર સ્વામી ભગતજી મહારાજનું જીવનચિત્ર વિશે વાત કરતા હતા કે ભગતજી મહારાજ આદર્શ સાધક, કે ગુણાતીન સ્વામીને જે રાજી કરવા માટે એમ દેહની કુરબાની આપી, એમ આપણા બધા આદર્શ માટે સાધકો માટે આદર્શરૂપ છે. કેનીને તો કંઈ સમજાયું નહીં, પણ લાગ્યું કે આ બહુ આમ જોશીલી વાત કંઈક કરે છે, શું છે. બાજુમાં પૂછ્યું કે આ વાત શેની ચાલે છે, એટલે ભાઈ ટૂંકમાં આ ભગતજી મહારાજનું જે આખું વૃત્તાંત સમજાવ્યું કે ભગતજી

સાડા ત્રણ મહિના સુધી એને આ ભગજમાનનું વ્રત કરેલું. સંતોએ ના પાડી પાડીને થાકી ગયા. પછી તો સંતોએ કીધું કે આવી રીતે એટલે તારાથી આવું ના થાય તપ, તને કંઈ તું તો દિવસમાં હાથ સાત વાર જમનારો અને તરત તો આવું તપ કરીશ તો તબિયત બગડશે, લાંબુ ટકશે નહીં. કે ના, મારે આત્મસ્વસ્થતાની વાત કરી, આપણા માટે આદર્શ છે એટલે માટે તો સીધું ટોપનું જ પકડવાનું, ઉત્કૃષ્ટ વાક્ય જ આપણે પકડવાના. સંતોએ પછી યુક્તિ અજમાવી કે જો તું એ વખતે તો ઘણા સમય આજ્ઞા કરેલી, જો તું કરીશ તો મન ધાર્યામાં બધું ખપી જશે. તો પેલો ગભરાઈ ગયો, એમ કે સ્વામી કુરાજી થશે મન ધાર્યામાં, કે તું શું કરો હવે? કે તું બાપાને પત્ર લખ. એ પત્ર સ્વામી ઉપર આવેલો, એને આખી બધી સાધના લખીને રોજ બે કલાક પૂજા કરે, રોજ બે કલાક પૂજા કરે, પછી નોકરી જાય, નોકરીથી આવીને પણ પછી બધું આપણું સાહિત્યનું વાંચન કરે. આવા ઉપવાસમાં વિચાર કરીને જ્યારે જમતો ને ત્યારે આખો દિવસ પૂજા કરી, આખો દિવસ કામ કરી, રાત્રે પાછો જમતો. એટલે આવી બધી સાધનાને લખેલી. સ્વામી શ્રીને પૂછ્યું કે સ્વામી આ સંતો આવું કહે છે કે મન ધાર્યું કર્યું, તમે મારે શું આગળ અમારું ઉપવાસ કે ચાલુ રાખવું કે નહીં? સ્વામી કીધું કે તારા તપથી મહારાજ અને યોગી બાપા રાજી થયા છે, પણ હવે જેમ સંતો પાંચ કે સાત ઉપવાસ કરે છે એમાં આપણે મહિનાને પાંચ સાત ઉપવાસ કરવા, બસ એમાં રાજી પાવી ગયો. આ કેની હમણાં આ વખતે સ્વામીશ્રી આવ્યા લંડન, ત્યારે પણ ફળીને મળ્યો, સ્વામીને મળ્યા અને ત્યારે તને એવો ઉમંગ આવી ગયો છે મારે સાધુ થવું છે, સ્વામી મને સાધુ બનાવો, કાઢ્યો. વિચાર કરો, એને સાવ વિધર્મી વિદેશીનો માણસ, પણ સ્વામીમાં કેવો જોડાઈ ગયો. સ્વામી જવાબ શું આપ્યો કે વાંધો નહીં સ્વામી, ના ના પાડીએ તરત. સ્વામી કે તું આવો મંદિરમાં, હજુ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપ, સંતોના સંપર્કમાં વધુ ને વધુ તો આવ, થોડું ગુજરાતી શીખ, અને એમ કરતા કરતા પછી આપણે આગળ જોશું. કારણે પણ ક્યારે આવો અંતરમાં કે મારે જીવન સમર્પિત કરી દેવું છે. સ્વામીનો પ્રેમ એને કેવી રીતે ચાખ્યો હશે, કેવી રીતે પ્રાપ્ત થયો હશે? સ્વામીના અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામી શ્રી ત્યાં 77 સાલમાં પણ લુસાકા એરપોર્ટ ઉપર હતા અને સ્વામી લુસાકાથી આગળ પ્લેન જવાના હતા, પ્લેન બદલાવાનું હતું. ત્યાં એર ઉપર જ્યારે આમ થોડોક વચ્ચેનો સમય હતો એ દરમિયાન ત્રણ પેલા હબ્સી અધિકારીઓ સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રી પ્રેમથી એ લોકોને એરપોર્ટ પર મળી શક્યા, સ્વામીશ્રી કંઠી પણ પહેરાવી, વર્તમાન ધરાવ્યા અને વ્યસન મુક્તિનો ઉપદેશ એમને પણ પ્રેમથી આપી શક્યા. સ્વામીશ્રી કે આ ધોળ્યો છે, આ ઉજળો છે, આ રૂપાળો છે, આ કાળ્યો છે, આ કદરૂપો છે, કોઈ ભેદભાવ નથી. ગમે તેવો અબોધ હોય, અજ્ઞાની હોય, ગરીબ હોય, ગમે તે નાજ જાતનો હોય, સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે? એ માતૃતુલ્ય છે. એટલે કે આમ તો સામાન્ય પ્રેમ માટે કહેવાયું છે લવ ઇઝ બ્લાઇન્ડ. એટલે કે જાણે માણસ પ્રેમમાં પડે છે ને એ મોહાંધ બની જાય છે, કામાંધ. એમ જેમ લવ બ્લાઇન્ડ છે તો માતૃપ્રેમ તો સવિશેષ અંધ છે. માતા ક્યારે જોતી નથી કે મારો છોકરો કદરૂપો છે, એના માટે તો સૌથી સ્વરૂપવાન કોઈક હોય તેના માટે બાળક જ છે. પેલો આપણે દર્શન આપે છે પેલો હબજીનું કે સૌથી સ્વરૂપવાન પેલો બાળક લેતા હો, રાજે આજ્ઞા કરી તો પોતાનો જ બાળક લઈને લેતા આવ્યો. માતા માટે તો જેમ આપણે ઘણા લોકોને થતું હોય કે સ્વામી બધા VIPનું જ સાચવે છે, આ બધી વ્યવસ્થા કેમ, પાસ સિસ્ટમ કેમ, જુદા રસોડા કેમ, સ્વામી આ તો લૌકિક બધી વ્યવસ્થા છે. સ્વામીશ્રીના અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રીના અંતરમાં એવું નથી, સ્વામીશ્રીના હૃદયમાં કોઈ ભાગ નથી કે આ ચોકો VIP માટે ને આ ચોકો GIP માટે, એવો કોઈ ભેદ છે? સ્વામી હૃદય તો વિશાળ છે. એમના અંતરમાં આ જે લૌકિક જે ડિવિઝન્સ એવા નથી. સ્વામીશ્રી કેવા પુરુષ છે? એવા પેલા કોઈ મહાનુભાવ નથી કે આમ એરપોર્ટ ટુ એરપોર્ટ જ પેલું વિચરણ કરે, અથવા તો કોઈ વ્યાસપીઠ ઉપર એને બસ કથા કરી જાણે પછી કોઈ લેવા દેવાની હરિ એના શ્રોતાગણ સાથે. સ્વામીશ્રી ગામડે ગામડે, ઘરે ઘરે જઈને પધરામણી કરી છે, એક એક હૃદય સુધી પહોંચ્યા છે. એ એક એક હૃદય સુધી પહોંચવા માટે એમ નથી જોયું નાથ, નથી જોઈ જાત, નથી જોઈ આપણો અભ્યાસ, નથી જોયું આપણું કંઈક બેંક બેલેન્સ, નથી જોયું આપણું રૂપ, નથી જોયું આપણું આવડત. જો સ્વામીશ્રી રૂપ આવડત નાથ જાત જોવા બેઠા ને તો મને લાગે છે આપણામાંથી આપણે તમે કોઈ ના અહીંયા રહી શકત. કેવું લેવું સ્વામીનું છે ને ક્યાં આપણે? સ્વામીશ્રી આજે આપણા ઘરમાં, આપણા જ ઘરમાં માની લ્યો કે ભારતનો રાષ્ટ્રપ્રમુખ આવે તો આપણે કેવી આગતા સ્વાગતા કરીએ? સ્વાભાવિક છે, લોકની રીતે આપણે કરવી પડે. આપણો પોતાનો દીકરો હોય અને એ વખતે ખાવાનું માગે, તમારે રાષ્ટ્રપતિ માટે બધા સરસ મજાના મેવા મિશ્રણ તૈયાર કર્યું હોય અને એમાંથી બાળક કંઈક લેવા આવે, બાળકને આપણે ટપલી મારશું કે ઉભરે પછી તારા માટે જ બધું છે, પણ પેલા સાહેબને આપણે જમાડી દે. તો બાળક કરતા પેલા રાષ્ટ્રપ્રમુખ વધારે આપણે હેત છે એવું નથી. લોકનો શિષ્ટાચાર છે, આ બધી ઔપચારિક બધી રીત છે, વ્યવહાર છે, વિવેક છે, એટિકેટ છે, એને આપણે જમાડશું. પણ ઘર કોને સોંપશું પછી? આપણે પોતાના બાળકને, પોતાનો છે,

0: એમ સ્વામી શ્રી કદાચ બાહ્ય રીતે આ લોકની દ્રષ્ટિએ મોટા માણસોને કદાચ સાચવતા હોય. સ્વામી શ્રી માટે કોઈ ભાર નથી, સ્વામી શ્રી માટે કોઈ વીઆઈપી નથી, કોઈ જીઆઈપી નથી. કારણ કે માતા માટે, દરેક માતા માટે પોતાનો બાળક વીઆઈપી જ છે. દરેક માટે પોતાનો બાળક વીઆઈપી છે, મોસ્ટ વીઆઈપી છે, મોસ્ટ મોસ્ટ વીવી વીઆઈપી છે. આ માતાનો પ્રેમ છે. તો હવે આપણે જોઈએ સ્વામીશ્રી નો પ્રેમ કેવી રીતે નિર્દ્વંદ છે. એમના અંતરમાં કે આ મોટો આ નાનો એવો કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી નાનાને પણ પ્રેમ આપી શકે છે, મોટાને પણ પ્રેમ આપી શકે છે. નાનાના પણ ઘણા બધા પ્રકાર છે. કોઈ કદાચ ઉંમરમાં નાનો હોય તો પણ સ્વામીશ્રીને એટલા જ હેતથી, એટલા જ પ્રેમથી એનો ભાવ અંગીકાર કરે છે. સ્વામીશ્રી ઘણા વર્ષો પહેલાં સેલવાસમાં હતા અને ત્યાં સેલવાસની એક નિશાળમાં બાપાનું કંઈક ત્યાં સ્વાગત કરવામાં આવ્યું. સભા હતી નાની, એ સભામાં એક નાનો બાળક હતો રામજી કરીને. સ્વામી બાપાના ત્યાં દર્શન કર્યા, સ્વામી બાપા તો પછી નીકળી ગયા, પણ ત્યાંથી સત્સંગનો રંગ લાગી ગયો. સંતો ત્યાં વિશેષ અવનવર કરવા આવતા એટલે ધીમે ધીમે સત્સંગમાં વિશેષને વિશેષ આવતો ગયો. ફરી સ્વામી જ્યારે સેલવાસ પધાર્યા ત્યારે રામજી સ્વામી પાસે આવે છે અને તરત જ સ્વામી આગળ આવીને એ બાપાને વિનંતી કરે છે કે બાપા મારા તારે તમે મારા ઘરમાં આવશો. બાપા કે તારું ઘર ક્યાં છે? એ કે પેલા વાઘછીપા ગામ છે, એની બાજુમાં મોટી તંબોડી નામનું એક નાનું ગામ છે, કે ત્યાં મારું ઘર છે. કે સ્વામી આવશો? કે મેં વાઘછીપા જવાના જ છે. કે તું તૈયાર રાખજે બધું. સ્વામી ત્યાંથી નીકળવાના હતા, સંતોને ખબર પડી ગઈ કે સ્વામી અહીંયા આ ગામમાં બધું આયોજન કર્યું છે. સંતોએ તરત ના પાડી. સ્વામીને કે સ્વામી કે ત્યાં કોઈ રસ્તો જ નથી, એ ગામ તો બહુ જ દૂર છે. સ્વામી કે વાઘછીપા જવાના છે પણ વાઘછીપાથી આ આખો રસ્તો જ જુદો છે. પેલો બાળકને બોલાવે છે કે રામજી તારું ઘર વાઘછીપાથી કેટલું દૂર? કે સ્વામી 14 કિલોમીટર. 14 કિલોમીટર બધાને પોતાનું ઘર નજીક લાગતું હોય. કે 14 કિલોમીટર બરાબર છે પણ ત્યાં પેલો ડામરનો રસ્તો નથી, સાવ ધૂળિયો રસ્તો છે, ગાડી તો જતી જ નથી. પેલા રામજીને હાજર રાખે છે, એક બાજુ સંતો ખેંચે, એક બાજુ પેલો રામજી ખેંચે. કે રામજી કે તારા ઘરમાં ગાડું છે કે નહીં? કે છે ને. કે બસ ત્યારે તું ત્યાં હાજર રહેજે. સંતોએ બાપાને બહુ જ સમજાવ્યા કે સ્વામી આ તમારું સ્વાસ્થ્ય એવું છે અત્યારે એકદમ ભરચક, એક તો ટાઈમ નથી, તમારી તબિયત બરાબર નથી રહેતી, અને ધૂળિયો રસ્તો, ધૂળ ખાવાના, આ ગાડાને કંઈ ઠેકાણા નહીં, બળદ ગાડી હોય એમાં કંઈ સસ્પેન્શન હોય, અને એ તો બધા જે આમ ઉછળ નીચળ થાય, તમારે કંઈક પીછોટી ખસી જશે, કંઈક કેણા મણકા ખસી જશે, ઉપાધિ થશે, બધું રદ થઈ જશે, માટે માંડીવાળો આપણે ત્યાંથી બોલાવી લે કે ના આપણે ઘરે જ જવું છે. સંતો સ્વામી તો ના માન્યા, હરિભક્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે સંતો કહે છે કે અમારી અડધી એનર્જી આમાં જ જતી હતી હરિભક્તને સમજાવવામાં, હરિભક્તને બધું થોડુંક આમ પાછા પાડવામાં, વ્યવસ્થા કરવામાં. એટલે ત્યાં હરિભક્ત કે સંતોએ હરિભક્તને સમજાવી દીધું હશે કે તમારે છે ને આ વાઘછીપા તમારું જે ગામનું જે નાકું છે, એટલે જે આખું પેલો 14 કિલોમીટર રસ્તો શરૂ થાય છે, ત્યાં તમારે આવી જાઓ, ત્યાં તમે બાપા દર્શન આશીર્વાદ આપી દેશે. સ્વામીશ્રી ત્યાં નીકળ્યા ગાડા, પહેલાં તો ત્યાં વાઘછીપા સુધી પહોંચ્યા. સ્વામી રાહ જોઈ કે પેલો રામજી ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. રાહ જોઈએ, રામજી આવે છે અને સ્વામી પછી ત્યાં ગાડી, ત્યાં જે એ લોકોને રાહ જોવાની વાત કરી હતી ત્યાં લોકો ત્યાં પહોંચે છે. એ લોકોને ફક્ત દર્શનની જ આશા હતી, આગળ કંઈ આશા હતી જ નહીં. પણ સ્વામીશ્રી જેને ગાડું લાવ્યા છે કે નહીં, પેલા તો લાવ્યા જ હોય. સંતો ભલે કીધું કદાચ કંઈક, સંતો કે સ્વામી કે હાલો, સંતો બેસે ના બેસે સ્વામી તો ગોઠવાઈ જ ગયા, પહેલાં બી ગોઠવાઈ ગયા, પાછળ પાછળ સંતો ક્યાં જાય, આવું જ પડે, સ્વામીને એકલા મોકલાય નહીં. આચાર્ય સ્વામી આખો પ્રસંગ બહુ વિસ્તારપૂર્વક કહે છે. આચાર્ય સ્વામી બધા જે એ વખતે જે કંઈ સ્ટાફને કંઈ સંતો હશે બધા ગોઠવાઈ ગયા અને પછી ગાડું તો ઉપડ્યું. ગાડું કેવું ઉપડ્યું? કચક ભૂટક, કચક ભૂટક, આખું ગાડું ચાલે, બળદ પર પોતાની ગતિમાં ચાલે, એ તો ખાડા ટેકરા ક્યાંય જોઈ નહીં, એને થોડું કંઈક પેલું નાઇટ વિઝન હોય અને પેલા ગાડામાં કંઈ સસ્પેન્શન ના હોય, અને એટલે તો એ ખાડા ટેકડા આવે. સંતો વર્ણન કરે છે, એક પોલો આ બાજુ ગબડે, પેલો આ બાજુ ગબડે, અંદર અંદર અથડાય, સ્વામી પણ આમ આમ ઢોલક ઢોલક થાય અને એટલી બધી ધૂળ ઉડે, ચારે બાજુ પેલા ધૂળના પેલા મોટા મોટા પેલા ધુમાડા થતા હોય ને, ગોટા ઉડે. અને એ વખતે સ્વામી એકદમ નિશ્ચળ, સ્વામીના હાથમાં માડપ, એક સ્વામી આખો ઘૂંટો વાળેલો, મોઢા પર આ ગાતિરું સહેજ મોકલું, કદાચ કંઈક એમ રક્ષણ થાય. સ્વામીશ્રી એકદમ નિરાંત. અને સ્વામીશ્રી હવે એક ગામમાં સ્વામી જ્યારે પહોંચે છે ત્યારે એ નામ ખાલી ગામનું હતું મોટું તંબોડી, પણ નાવ ગામ સાવ નાનું, 10 ઝૂંપડાનું ગામ હતું, 10 ઝૂંપડાનું. અને સ્વામી ઉતર્યા ત્યારે સંત આચાર્ય સ્વામી વર્ણન કરે કે સ્વામી આ ગાતિરું એમ ખંખેરે છે, આમ ખંખેરે છે ને એટલી બધી ધૂળ એ ગાતેરેમાં ભરાઈ ગઈ હતી કે આજુબાજુ આમ ધુમ્મસ થઈ ગયો ને એવું લાગ્યું. સ્વામી મસ્તીમાં આનંદમાં સંતોને કીધું કે જો સંતો ગુલાલ ઉડ્યો, ધૂળનો એમના મન ગુલાલ હતો. કારણ કે રામજીનો ભાવ હતો ને, એક ગામમાં સ્વામીશ્રી આવે છે એક ગામમાં નહીં મંદિર, નહીં કઈ સત્સંગ સભા ચાલે, નહીં કોઈ બીજા કોઈ સત્સંગી, એમાં લાઇટ પણ નહીં, પાવર નહીં, પાણીની ટાંકી પાણી પર કઈ નળ પણ નહીં, કશું નહીં, માત્ર એક જ વસ્તુ હતું, રામજી. બસ આખી દુનિયામાં આવી ગઈ. સ્વામી કે રામજી છે ને ત્યાં એનો ભાવ છે. સ્વામી ત્યાં જાય છે, એના ઘરમાં જાય છે, સાવ અંધાર્યું ઝૂંપડું, કશું જ નહીં, અને આજુબાજુમાં રસ્તામાં પેલા બળદ આંટા મારીને પોદળાને ગંદકીને ગંધને બધા પરસેવા માણસો નાવાનું ધોવાનું કશું નહીં. સ્વામી એના ઝૂંપડામાં જાય છે, પૂજન વિધિ કંઈ શુદ્ધબુદ્ધ હોય જ નહીં, શું કેવી રીતે પૂજન કરવું, કોઈ દિવસ સાધુ જ જોયા ના હોય તો. સ્વામી ત્યાં જાય છે, સંતો પછી ત્યાં પૂજન વિધિ કરાવડાવે છે, દીવો કરે છે, સ્વામી બધાને બેસાડે છે ને, એક જ ઉપદેશ આપવો નહોતો, બધા રોજ નાજો, બસ રોજ નાજો, ભગવાનનું ભજન કરજો અને ખેતીમાં મહેનત કરજો. સ્વામી સાહેબ ત્રણ વાત કરી. એક છોકરાના ભાવ જોઈને સ્વામીશ્રી આટલું દૂર સુધી પણ કષ્ટ વેચીને પણ ત્યાં વિચરણ કરવા માટે જાય છે. સ્વામીશ્રી એક નાના બાળકનો પણ ભાવ અંગીકાર કરી શકે છે. શમુનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે જ, આપણે સંત પરિમિત કાર્યમાં જોઈએ છે. પંચમાનો જ પ્રસંગ છે, દેવગાડ બારીમાં સ્વામીશ્રી આવ્યા એ વખતે શંભુ 4 વર્ષનો બાળક સ્વામીશ્રી આગળ હાજર થાય છે. માલવ ગામનો સ્વામીની સામે જોયે છે, એની સામે જોયે છે. નાનો આમ તો આવશું કે ક્યાં ઉતારો ગામ, ક્યાં બાજુ સ્વામીશ્રી કે કેમ ગોઠવી દેશું એ બાજુ. ત્યારે દિવસ સરું સ્વામી બધા હતા, સ્વામી કહેતા ના જ, આ તો ના જ પાડ્યો, અમે તો જવાય જ નહીં. સ્વામી કે મેં વચન આપ્યું છે, પણ કે બાળકનું વચન છે, એમાં થોડું કંઈક એવું કંઈક હાર્ડ એન્ડ ફાસ્ટ કંઈક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે કે મારે જવું જ પડે. કે એ વખતે પણ આ જ પરિસ્થિતિ કે ત્યાં કંઈ રસ્તો નથી, કંઈ વ્યવસ્થા નથી, કે આપણે ગાડી જઈ શકીએ એમ નથી, બાપા કે આપણે ગાડામાં જશું. સ્વામી ત્યાં રાબોટ પહોંચે છે, ત્યાં લગ્ન પ્રસંગમાં સ્વામીશ્રી ત્યાં હાજર થાય છે, આશીર્વાદ આપે છે, ત્યાં રાત્રે જમે છે. રાત્રે 10 વાગે સ્વામીશ્રી નીકળ્યા. સ્વામીશ્રી દિવસ સ્વામી સમજાવ્યું કે આપણે ત્યાં ઘોઘામાં તો આપણે જવાના છે, નજીક જ રસ્તામાં ગામમાં આવે છે, આપણે ત્યાં જવા શું વાંધો છે. દિવસ સ્વામી બધા સંતોએ સમજાવ્યું કે સ્વામી આપણે ત્યાં બોલાવી લઈએ, આશીર્વાદ આપવા છે ને, કે ના આપણે ઘરમાં જ જવું છે, મેં આ વચન આપ્યું છે. સ્વામીશ્રી રાત્રે 10 વાગે નીકળ્યા અને ત્યાં માલવ ગામે આવે છે. સ્વામીશ્રી આખા ગામમાં ઉત્સાહ ઉમંગ, ત્યાં સ્વામીશ્રી એવી જ વખતે પણ અંધાર્યું સાવ ઝૂંપડું, એ લોકો પેલું સાવ શું કહેવાય પેલું ગમાણ હોય ને ત્યાં બધું સાફ સૂફી કરી અને સ્વામીશ્રી ત્યાં પાઠ કરીને બેસાડ્યા. સ્વામીશ્રી ત્યાં આવે છે, આરતી ઉતારે છે, પ્રેમથી આરતી ઉતારે છે, પણ સ્વામીશ્રીની આંખ કંઈક શોધતી હતી હજી. આરતી પૂજા બધું થઈ ગયું પણ સ્વામીશ્રી શોધતા હતા કે આ શંભુ ક્યાં ગયો, જેના માટે હું આવ્યો છું, જેના માટે મેં આ બધો આ લાંબુ પંથ કાપીને આવ્યો છું. કે શંભુ તો બિચારો વ્યવસ્થામાં હતો, આગળ પાછળ થતું હતું કે અહીંયા આમ કરું તેમ કરું. શંભુને બોલાવ, શંભુ તે આરતી ઉતારી કે ના સ્વામી, હું તો આ સેવામાં હતો. કે ચાલ ફરી. સ્વામીશ્રી આરતી ફરી પ્રગટાવી અને ઠાકોરજીને હાથમાં રાખીને શંભુના હાથે આરતી ઉતરાવી. એક નાના આદિવાસી બાળકને પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે, ભાવ પૂરો કરી શકે છે. એકાણું એક પ્રસંગ છે. સ્વામીશ્રી એડિસન હતા અને એ વખતે સ્વયંસેવકો સાથે એક ફોટો સેશનનો આખો આ કાર્યક્રમ હતો. બધા સ્વયંસેવકોનો સાથે ફોટો પડી ગયો અને એ વખતે એક 4-1 વર્ષનો બાળક જય કૃષ્ણનું નામ સ્વામી પાસે આમ સ્ટેજ ઉપર એકદમ દોડી આવે છે. આ બધા સ્વયંસેવકો બધા આમ વિખાઈ જતા હતા, એ લોકો પોતાના સ્થાને જતા હતા અને એવામાં જાહેર સભામાં છે ને આ જાહેરમાં જ કાર્યક્રમ ચાલે, છોકરો આવી ગયો એના હાથમાં એક નાની ચોકલેટ. એ બાળક એટલા પ્રેમથી સ્વામી આગળ ધરે છે કે લ્યો સ્વામી તમારા માટે ચોકલેટ લાવ્યો છું. ભાઈ આટલા પ્રેમથી કોઈ બાળક તમને ધરે, સ્વામીશ્રીએ લીધી હાથમાં પછી કે જા લે તારા માટે. કેમ નહીં સ્વામી તમારા માટે લાવ્યો છું. કે ના હવે તને હું પ્રસાદી રૂપે પાછી આપું છું એમ સ્વામીએ ચોખવટ કરી. કે એમ નહીં સ્વામી તમારે જમવી પડે ચોકલેટ. બાળક સ્વામીને કહે છે કે તમારે ચોકલેટ જમવી પડે. કે સ્વામી કે ના આ તો અમે પ્રસાદીની કરીને તને આપીએ છીએ. કે સ્વામી પેલો છોકરો કે એવી પ્રસાદી મને ન જોઈતી કે તમે જમો ને પછી મને પ્રસાદી આપો. બોલો બાળક બહુ હોશિયાર હતો. બાળક બાપા કે અમે પ્રસાદી આવી રીતે જ લઈએ છીએ, જોઈને પ્રસાદી લઈએ છીએ. સ્વામી એટલે પેલું બાળક કે તમે જમો એમ. બાપા કે અમે જોઈને જ જમીએ છીએ. જો આપણે જ્યારે પણ કંઈ સ્વામીને અર્પણ કરીએ છીએ, આપણે ઘરમાં કંઈ થાળ કરીએ અથવા તો માનસીમાં સ્વામી કે અમે અંગીકાર કરીએ છીએ, સ્વામી કે અમે જોઈને અમે જમી લીધું. કે મેં ક્યાં જોયું છે. પેલો બાળક બહુ કે તમે મારી હાજરીમાં તમે જમો. સ્વામી કે અમે આવી રીતે જ જમીએ છીએ. પેલો છોકરો માને જ નહીં. સ્વામીશ્રીએ 5 મિનિટ ત્યાં બધાની હાજરીમાં એને સમજાવ્યું કે હું મેં અંગીકાર તારો ભાવ અંગીકાર કર્યો છે, તું હવે આ લઈને તું પોતે જાતે ખાઈ જા. આવા આ નિકટના સંબંધો બાળક સાથે પણ સ્વામીશ્રી આવી રીતે સાધી શકે છે. આ બાળકો સ્વામી સાથે સ્વામીનો આટલો પ્રેમ છે. બાળકો તો હોય કદાચ રમાડું ગમે ને, બાળકો તો બધા આમ બધા નિર્દોષ જ લાગે, ગમે તેવો હોય તો નિર્દોષ લાગે, અને બીજાના બાળકોને રમવાની વધારે મજા આવે. તમે જોજો બીજાના બાળકોને રમવાની રમાડવાની વધારે મજા. આપણે ક્યાં સાફસૂફી કરવાની હોય છે, કંઈ એને ક્યાં આપણે ભણાવવાનો છે પરણાવવાનો છે, એટલે આપણે તો રમાડીને ગલગલા કરીને છૂટો મૂકીને સાફસૂફી તેને પોતાના માતા પિતા કરે. એટલે કદાચ બાળકોને રમાડવું ગમે, પણ એવું નથી. સ્વામીશ્રીને વડીલ સાથે પણ એવો જ સંબંધ છે. તમે જ્યારે જ્યારે સારંગપુર આવો અને સ્વામીશ્રી અને હાકા બાપાની તમે ગોઠડી જો, જાહેર સભામાં એવી રીતે જ હાકા બાપા આ બાજુ બેઠા હોય અને કેમ બાપુ બરાબર ને, અને જૂની બધી વાતો કરે પ્રગટ ભગતની દેવની ને, અને જાત બાબુના હાકા બાપુની હાજરીમાં દરબારના જોક્સ કહેવાય, અને સ્વામીશ્રી એટલા બધા એની સાથે ઓતપ્રોત થઈ જાય. શાસ્ત્રીમાનો જૂનો પ્રસંગ છે ના, યોગી બાપુની હયાતીમાં હાકા બાપુનું જ્યારે ઘરની દિવાલ પડી ગઈ ત્યારે સ્વામીશ્રી ઊભા રહીને હાકા બાપુના જે ગામનું ઘર છે ત્યાં સ્વામી બાપા ઊભા રહીને એ દિવાલ આખી ચણી આપી. એ વખતે સ્વામીશ્રી કોઠારી હતા પાછા સારંગપુર મંદિરના કોઠારી, એક આવા વૃદ્ધ હરિભક્તના ઘરમાં જઈને એનો ઘરની દિવાલ એ ચણી આપી શકે છે. પછી પણ સ્વામીશ્રી જ્યારે આ ભૂકંપ થયો ને 2001 સાલમાં, એ વખતે પણ દિવાલ પડી ગઈ હતી. તો સ્વામીશ્રી ખાસ આરુણી ભગત જ્ઞાનેશ્વરને સૂચના આપી કે પહેલાં બાપુની દિવાલનું બરાબર કરી નાખજો. અને સ્વામીશ્રી જ્યારે પણ સારંગપુર આવે ને, તમે જો એ મુલાકાત ખંડમાં જ્યારે હરિકા બાપુ આવે અને બધા જ સંતો વિટરાય છે, કારણ કે એ વખતે જેમ એ મિત્રતાની ગોઠડી ચાલે ને, એ દર્શનીય છે, અવિસ્મરણીય છે. કેવી રીતે બીજા સાથે જૂના જૂના સંસ્મરણ તાજા કરે સ્વામી બાપા, આમ એટલા જ ભાવથી એટલા જ પ્રેમથી આ વડીલ હરિભક્તોને પણ પ્રેમ આપી શકે છે. એક પ્રસંગ મને ખ્યાલ નથી ક્યાંનો છું, હું ભૂલી ગયો છું, પણ સ્વામી બાપા મોટો બહુ આવી રીતે મોટી સભા હતી, અને મોટી સભા હોય ત્યારે બે મંચ હોય છે, પેલું ઉપમંચ પણ હોય છે જ્યાં નૃત્ય અને બધું થતું હોય. સ્વામી બાપા મોટા મંચ ઉપર બેઠા હતા, મોટું સિંહાસન, બધી જે VIP ઉપર જે કંઈ આવ્યા હતા એ લોકોની જે મુલાકાત બધી પૂરી થઈ ગઈ, સભા આ વિસરાઈ ગઈ, એટલે કે બધા જવાને જતા સ્વામી પણ ઊભા થઈ અને પોતાને ઉતારે જવા માટે તૈયાર થતા હતા. પણ સ્વામીજીને મનમાં રહી ગયું હતું કે એક વડીલ હરિભક્તને ઉપર આવું હતું. આ બધા જે VIP આવતા હતા ને, પેલો કે આભાર દર્શનમાં કંઈક કાર્યક્રમ હશે એટલે બધા વારાફરતી, પણ એક હરિભક્ત બહુ વડીલ અને બહુ એટલે વૃદ્ધ, એટલે કંઈ લાકડીને ટેકે ચાલતા હતા પણ એ પગથિયે ના ચડી શક્યા. સ્વામીશ્રી ખ્યાલ આવ્યું કે અમને ઉપર આવું હતું પણ આવી ના શકે, રહી ગયા. સ્વામીશ્રી જ્યારે જતા હતા બહાર, એ પહેલાં થોડુંક ડાયવર્શન લઈ ત્યાં મંચના છેડે ઉપર આવીને બેસી ગયા નીચે, અને પહેલાં ભાઈને બોલાવે છે કે શું તમને કામ હતું કંઈ. એક સામાન્ય વૃદ્ધ માણસનો પણ ભાવ સ્વામી જ્યારે પણ એનો તિરસ્કાર કરતો નથી, સામેથી બોલાવીને એને અંગીકાર કરે છે. નાના મોટા ઉંમરમાં પણ સ્વામીશ્રી બધાને માટે સરખા છે, પણ કદાચ કોઈક સ્ટેટસની રીતે પણ સ્વામીશ્રીને મનમાં બધા જ સરખા છે. 90 સાલમાં જ્યારે અમદાવાદ રાજ્યના કેટલાય બધા મંત્ર આખું મંત્રીમંડળ સ્વામીશ્રીને અમદાવાદ મળવા માટે આવે છે, એ લોકો સ્વામીશ્રીના એક વિશિષ્ટ કાર્યક્રમ વિશિષ્ટ આયોજન માટે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સ્વામીશ્રી જ્યારે બધી આખી મિટિંગ બધી પૂરી થઈ, આ બધા મંત્રીમંડળ છે આખું અધિકારીઓ છે મોટા આખા રાજ્યને ચલાવે છે, એ લોકો જ્યારે સ્વામી પાસે વિદાય લે છે, સ્વામી સંતને સૂચના આપે છે કે આ લોકોને જમાડજો, પણ એક જ શ્વાસમાં સ્વામી બોલે છે કે ડ્રાઈવરને પણ ભૂલતા નહીં. સ્વામીશ્રી કહે છે કે આ બધા મંત્રીઓ આવ્યા છે પણ એ લોકો ગાડી લઈને આવ્યા છે, એ લોકોને ડ્રાઈવર પણ ભેગા હશે, તો એ લોકો પણ ખાસ તમે જમાડજો. એ વખતે પંચાયત પ્રધાન મોહનસિંહ રાઠવા એ વેગસાગર સ્વામીને કહે છે કે અમારે સ્વામી પાસેથી આ જ શીખવાનું છે કે નાના નાના માણસોને પણ આદર આપો. કોઈ મોટો હોદ્દેદાર હોય એને તો બધા જ પગે લાગે, કારણ કે એને હાથમાં કૂચી છે, જેના હાથમાં કૂચી એની વાત ઊંચી, એટલે તો બધાને પગે લાગે, કારણ કે આપણે કંઈ કામ કર્યું તો એને ભાઈ બાબા કરવા જ પડે. પણ હવે પેલા ડ્રાઈવર પાસેથી શું સ્વાર્થ હતો, પણ સ્વામી બાપા જેટલા પ્રેમથી આ મંત્રીઓને જમાડી શકે છે એટલા જ પ્રેમથી પેલા ડ્રાઈવરને પણ જમાડી શકે. આ બહાર આવતું નથી, લોકો જોઈએ છે કે સ્વામી મંત્રીઓને બધા સાચું હાર પહેરાવે છે, કારણ કે સ્ટેજ ઉપર આવે છે, પણ પેલા ડ્રાઈવરને જ્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ મને જમાડવા માટે ભલામણ કરેલી, એના માટે સ્ટેજ આવી જ ગયો, એના માટે હાર આવી જ ગયો, સ્વામી મને યાદ કર્યો. એટલે યાદ કરનારા કેટલા, 77મી જન્મજયંતિ જ્યારે જૂનાગઢમાં ઉજવાય એ વખતે પણ આખો ભવ્ય સમારોહ હતો, હજારો અને લાખો હરિભક્તો બધા ત્યાં આવ્યા હોય, બાપાને આવું શાહી સન્માન થતું હોય, બાપાની જન્મજયંતિ, સ્વામી મોટા આવા આલિશાન ભવ્ય આમ રાજમહેલ જેવા સ્ટેજ ઉપર બિરાજમાન હોય, પોતાના ગુણગાન ગવાતો હોય, બધા ડાન્સ કરતા હોય, જે પ્રવચન કરતા હોય, જે પણ કોઈ આવતો હોય, કેવો એક જ
1: હેતુ હતી કે સ્વામી બાપાને આપણે ગુણગાન આજે ગાવા છે. એ અવસરે સ્વામી શ્રી વ્યવસ્થાપક સંતને બોલાવે છે, બ્રહ્મતીર્થ સ્વામી બોલાવે છે, યજ્ઞપ્રિય સ્વામી બોલાવે છે અને નારીમણી સ્વામી બોલાવે છે કે ફૂડ પેકેટની શું વ્યવસ્થા છે. કે સ્વામી તમે જરાય ચિંતા કરતા નહીં, બધું આખું ગોઠવાઈ ગયું છે, ગાડા પ્રમાણે આપણે પેલા કાર્ટ મૂક્યા છે અને પેલા સ્વયંસેવકો ગોઠવી દીધા છે, સભાપતિ એટલે બધાને આપવા માંગશો, આમથી બધું આયોજન સમજાવી દીધું. અને સ્વામીની ખાસિયત છે, ગમે તેટલું તમે સારું આયોજન કર્યું હોય ને, એક ભૂલ તો નીકળે જ. સ્વામી આપણને એવી ચકોર દ્રષ્ટિ છે, એવી ચીવટ દ્રષ્ટિ છે. સ્વામી કે આ બધા વીઆઈપીઓ બેઠા છે, શેઠિયાઓ બધા, એ લોકો શેઠિયાઓ છે, એટલે કે પોતાની ગાડી લઈને આવ્યા છે. ગાડી એ લોકો કાર પાર્કમાં પાર્ક કરી હશે અને ગાડી શેઠિયા હોય એટલે પોતે ગાડી ના ચલાવે, ડ્રાઈવર લઈને આવ્યા હશે. જાઓ કાર પાર્કમાં જાઓ, એ લોકોનો ડ્રાઈવરો ગાડી સાચવતા હશે ત્યાં બેઠા બેઠા, ત્યાં ફૂડ પેકેટ પણ પહોંચાડજો. કોને યાદ આવે એવું, પોતાની જન્મ જયંતિ છે. આપણો સામાન્ય કંઈ પ્રસંગ હોય ને, આપણી જન્મ જયંતિ, જન્મ જયંતિ આવી તો ઉજવાતી જ ના હોય, પણ કદાચ આપણો કંઈ એવો બર્થડે હોય તો આપણા સામાન્ય નોકર ચાકરને આપણે પૂછી શકીએ છીએ, યાદ આવે છે એ વખતે. સ્વામીશ્રી આવા શાહી સન્માનમાં પણ, એનો અર્થ શું કે એમના મનમાં કોઈ ભેદભાવ જ નથી. નાના મોટા ભાઈ ભાઈ દેશી વિદેશી બધા જ સરખા છે, સાવ દેશી માણસ હોય. આટલા દરનો જ અહીંયા પ્રસંગ છે. સ્વામી જે જૂનો કૂવો અહીંયા હતો, અત્યારે તો મને લાગે છે બાંધકામ ઉપર થઈ ગયું છે, પણ જૂના કૂવા પરથી સ્વામીશ્રી પસાર થતા હતા. સ્વામીશ્રી મને લાગે ઠાકોરજી દર્શન પછી કંઈક આ પૂજા તરફ આવતા હશે, સભા મંડપ તરફ, અને સ્વામીજી પસાર થતા હતા. અને એ જ વખતે એ કૂવાની બાજુમાં કોઈક હરિભક્ત હતા અને સાવ સામેની લગર બગર માણસ હતો, એનું નામ હું ભૂલી ગયો છું, કીડ્યો. સ્વામીશ્રી ત્યાંથી પસાર થતા હતા અને સ્વામીશ્રી પ્રેમથી જોયો, સ્વામીશ્રી બે ઘડી ઉભા રહી ગયા, કો કીડ્યો તું આવી ગયો. અને સ્વામીશ્રીને પ્રેમથી, સાવ આદિ માણસ, આદિવાસી માણસ, લગર બગર, કોઈના હાલ બાલનું કંઈ ઠેકાણા નહીં, પણ સ્વામીશ્રીને પૂછ્યું, અરે કીડ્યા બહુ વર્ષે દેખાયો. આ એક વાક્યમાં કેટલું બધું પ્રેમ છલકાય છે. કીડ્યો તું આવી ગયો, બહુ વર્ષે દેખાયો. અને એમ કે સ્વામીજી પૂજામાં સાવ આમ આ દેશમાં પણ સાવ આદિવાસી વિસ્તાર કે પછાત વિસ્તાર કહેવાય, સ્વામીશ્રી માટે કોઈ પછાત નથી. આવા દેશી માણસને પણ મળી શકે છે અને વિદેશી માણસને પણ મળી શકે છે. સ્વામીશ્રી 94 સાલમાં કેવળ એક જ ભક્ત માટે સ્વામીશ્રી ચેક દેશમાં પધારેલા. ફ્રિચ, કે આપણે જ્યાં ગાંધીનગર ખાતે જ્યાં શો છે સચ્ચિદાનંદ, એના જે પ્રોડ્યુસર પ્રોફેસર ફ્રિચ, એમને એટલો બધો ભાવ આમ લગ્નની સ્વામી સાથે લાગી ગઈ કે તમારે હરિકૃષ્ણ મહારાજની પધરામણી અમારા દેશમાં કરવી જ પડશે. અને હરિકૃષ્ણ મહારાજ પણ એટલો બધો લગાવ કે સ્વામીશ્રી જ્યારે જ્યારે લંડન આવે, પણ યાદ છે 98 પણ જ્યારે આવેલા ત્યારે ફ્રિચ કાકા સ્પેશિયલી ઠાકોરજી માટે વાઘા લાવ્યા. હવે આ તો વિદેશી માણસ, એના ધર્મમાં તો કંઈ પૂજા વિધિ જો કંઈ છે જ નહીં, મૂર્તિનું તો ખંડન કરવામાં આવે છે, ભગવાન તો નિરાકાર છે. પણ સ્વામી બાપાના સંબંધમાં ભગવાન છે ને, એ સંત છે ને ભગવાનમાં જોડે છે. આની જોવાનું આનું પુરાવો, હરિકૃષ્ણ મહારાજ માટે એ નાના નાના વાઘા બનાવીને લાવ્યા હતા અને થાળ પણ લાવ્યા હતા, કંઈક સુકમ એવાના કે ફ્રૂટ ડીશ કંઈક જેવું હતું. 94 સાલમાં જ્યારે સ્વામીશ્રી સાથે, સ્વામીશ્રી કેવળ એના માટે જ, એના માટે સ્વામી સ્પેશિયલ લંડનથી એના પ્રાગ દેશમાંની હોટેલ છે પાછી, અને એના જે એનું જે ઘર છે એને આખું સ્ટુડિયો બનાવ્યો છે. એ સ્ટુડિયોમાં એ વિશિષ્ટ પ્રકારની આરતી કરે છે. આખો એ સ્ટુડિયો જેનો થિયેટર જેવું છે, એમાં બધા જ મંદિરોના ઠાકોરજીના દ્રશ્યને ભેગા કર્યા છે અને રોજ એ આરતી કરતા હતા. કે સ્વામીને કહે કે તમારા મંદિરમાં તો એક જ જગ્યાએ એક જ ઠાકોરજીને દર્શન થાય, કે મારું મંદિર એવું છે કે મારું ઇલેક્ટ્રોનિક મંદિર છે, કે મારું એક સ્ક્રીન ઉપર, મારા એક સ્ક્રીન ઉપર ભારતના જે પણ મંદિર મારે દર્શન કરવા એક સાથે કરી શકું, બધા ઠાકોરજીની આરતી એક સાથે ઉતારું. એવા પોતે લગ્નથી જોડાઈ ગયા હતા. બાપા જયારે 94 ઉતર્યા હતા, અમૃત દર્શન સ્વામી હાજર છે, પોતે ત્યાં સ્વામીની સેવામાં જ હતા. સ્વામી સાથે ત્યાં એરપોર્ટ ઉપર ઉતરે છે, ત્યાં પ્રેસ કોન્ફરન્સ, બધી જ જાહેરાતની પ્રચારની વ્યવસ્થાને ઊભી કરી નાખી ત્યાં એરપોર્ટ ઉપર પ્રેસ કોન્ફરન્સ, કે ભારતના બહુ જ મોટા મહાત્મા આપણા દેશમાં આવે છે. અને એ વખતે સ્વામી માટે પોતે પોતાની ભાષામાં બધું ઇન્ટરપ્રિટેશન કરે ને બધી જાહેરાતો કરે ને પ્રચારના આખો જે પેલા જે પણ કંઈક પ્રસંગો કહેવાનો હોય એ ત્યાં વાત કરે. એક પછી એક બધા રિપોર્ટર પેલા જવાબ પ્રશ્ન પૂછે કે સ્વામી ક્યાંથી આવે છે અને શું કરે છે. આ 2-3 જવાબ આપ્યા, પણ ઘણા બધા જવાબ હજી બાકી હતા. એટલે પેલો એક ઊભો થયો ને, એટલે ફીજ કાકા બાપાને કે ચાલો હાલો ઊભા થઈ જાઓ, આપણે જવાનું છે. સંદગીએ પણ આજે આનો પ્રશ્ન બાકી, કે બધા પ્રશ્ન જવાબ નહીં આપવાના, કે તો લોકો પાછા પાછળ આવે, કે બધા એક સાથે જવાબ આપી દે તો પછી આપણી પાસે કોઈ કિંમત ના પૂછે, કે હજી આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે, આપણે ઘણી વાર લોકોને બોલાવવાના છે હજી, એટલે આપણે ચાલો ઊભા થઈ જાઓ. એમ કહીને નીકળી ગયા સ્વામીશ્રી. પછી પેલી નદીમાં પણ ત્યાં જલવિહાર કર્યો નતો એ વખતે પણ નદી ઉપર સ્વામીશ્રીનું લાઈવ ટેલી ઇન્ટરવ્યુ પણ સ્વામીશ્રી લીધો હતો. સ્વામીશ્રી ત્યાં પ્રાગમાં આવ્યા અને બધું મ્યુઝિયમ ને બધું જે ચર્ચ ને કથેડ્રલ બધું બતાવ્યું. એ વખતે સ્વામીશ્રીની પેલા જે મને લાગે પાર્લામેન્ટ હાઉસ છે કંઈ

0: એની આગળ સ્વામી સાથે ફોટો પડાવ્યો. ફોટો આપણે મને લાગે છે બ્રહ્મભૂષણના પણ છે. એક બાજુ સ્વામીજી છે, હાથમાં ઠાકોરજી, અને બીજી બાજુ ફ્રીજ કાકા છે. અને ફ્રીજ કાકા આમ કરે છે, આમ શું બતાવે છે કે સ્વામી જેમ મહારાજના વખતમાં ગુણાત્યાન સ્વામી હતા, અને આપણે બે મૂર્તિ જોઈએ છે, ગુણાત્યાન સ્વામી પણ આવી રીતે બતાવે છે, આમ હાથ કરે છે કે ગુણાત્યાન સ્વામી આમ મહારાજ તરફ નિર્દેશ કરે કે જા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આમાં જોડાવ, એમ હું તમારો ફ્રીચાનંદ છું, હું તમારો ફ્રીચાનંદ છું. આજે ચેકમાં મારે બધાને કેવું છે કે આ જો આ પુરુષ છે, આ સાચા ગુરુ છે, આમાં તમે જોડાવ, આવો પોતે. અને એમનો જે સન હતો યાન, એ પણ સ્વામી સાથે એટલો બધો જોડાઈ ગયો હતો, સ્વામીજીને ત્યાં બચી પણ કરી હતી. સ્વામીજી પાસે આવી અને બાપાને થયું કે કંઈક આ કાનમાં કંઈક વાત કરવા માંગે છે, પરદેશી છોકરો, એને બીજું શું આવડે. સ્વામી પાસે આવી અને ગાનમાં બચી કરીને જતો રહ્યો. આવી રીતે આવા પરદેશી માણસો પણ સ્વામી સાથે જોડાય છે, સ્વામીજીને એ લોકોનો પ્રેમ પણ અંગીકાર કરી શકે છે, સામે પ્રતિભાવ આપી શકે છે. હનકોપ, જે જૂના હરિભક્તો છે, જૂના સંતો છે, બધા જાણે છે, હનકોપ આ જેમ ફ્રીજ કાકા માટે ચરણો માંગ્યા, એવી જ રીતે 84 સાલમાં હેનકોપ અને જીનેટ માટે સ્વામીજી સ્પેશિયલ હોલેન્ડ ગયા હતા. સ્પેશિયલ એ લોકો માટે જ વુરબર્ગ નામનું ત્યાં શહેર છે, એ લોકોને રાજી કરવા માટે, એ લોકોનો ભાવ અંગીકાર કરવા માટે સ્વામીજી ત્યાં ગયા હતા. સ્વામીજી જ્યારે ત્યાં ઉતરે છે અને એ વખતે જીનેટનો છોકરો પોલ એનું નામ, એ નાની ગાડીમાં સ્વામીજીને બેસાડીને ત્યાં એરપોર્ટથી એને ઘરે લઈ જવા માગે છે. સ્વામીજી જ્યારે બેસે ને ગાડીમાં, પેલો પોલ કહે છે કે સ્વામી માફ કરજો, ગાડી બહુ નાની છે. સ્વામી કે તારો ભાવ ક્યાં નાનો છે. સ્વામીજી કેવળ ભાવ જોઈને ત્યાં ઘરે જાય છે. પ્રસંગ તો બધા ઘણા બધા એના છે, પણ આજની તારીખે પણ જ્યારે જ્યારે પણ હનકોપ સ્વામીજી પણ મળવા માટે આવે, એ વખતે જોવા જેવું દ્રશ્ય થાય છે. સ્વામીજી કેટલા હેતથી એને બોલાવે છે, ચાલે છે, એ ગુજરાતી પણ આ તો વર્ષોથી સ્વામી સાથે જોડાયેલો છે, 20-25-30 વર્ષ કદાચ થઈ ગયા હશે, પણ સ્વામીજી પણ એના ઘરે ગયા છે, એની શાલ પણ અંગીકાર કરી છે. એ જ્યારે જ્યારે આવે ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ માટે કંઈક લાવે, પત્રો લખે, એટલા બધા હેનકોપના જે પણ કંઈ વિદ્યાર્થી, પોતે ટીચર છે, એના જે પણ કંઈ વિદ્યાર્થીઓ છે, માર્ટિન એનો ખાસ એક શિષ્ય છે, એ માર્ટિન પોતાના માતા પિતાના ઘરે રહેતો નથી, આમ દત્તક જેવો જ છે, એને અપનાવી લીધો છે, એની થોડીક મંદ બુદ્ધિ હતી, એટલે એને શીખવાડવા માટે અને આગળ સારો અભ્યાસ થાય એના માટે હનકોપ એના માટે બહુ પ્રયત્ન કર્યો. માર્ટિનમાં પણ સ્વામીશ્રી માટેનો એવું હેત ત્યાં કરાવી દીધું. માર્ટિન પણ જ્યારે જ્યારે આવે સ્વામીશ્રી સાથે, એકદમ આમ ગોઠડી હોય ને એવી રીતે કરે. સ્વામીશ્રી માટે આવા પરદેશના પણ એવા કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી માટે કોઈ એવા ગરીબ તવંગના પણ કોઈ ભેદભાવ નથી કે આ માણસ બહુ પૈસાદાર છે, આ માણસ સામાન્ય છે, એવું નહીં. ગમે તેવો ગરીબ માણસ હોય, ડૉક્ટર સ્વામી અનેક વાર આ પ્રસંગ કીધો હશે, એમણે જે સ્પર્શી ગયેલો પ્રસંગ એમને જીવવાની ખેરામે પણ પોતે લખ્યું છે કે જ્યારે 84ની સાલમાં જ્યારે સ્વામીશ્રી ના 77ની સાલમાં ત્યારે સ્વામીશ્રી પરદેશની યાત્રામાંથી પાછા આવે છે, એ વખતે અટલાદરામાં જ સ્વામીશ્રીનું સન્માન ગોઠવેલું. જ્યારે આમ એ તો નવા નવા વર્ષો હતા બધા, 74 પછી 77, એટલે કે આ બીજી સ્વામીશ્રીની વિદેશ યાત્રા ગાદી પણ આવ્યા ઉપર પછી, એટલે એ વખતે બધા રાજી થયો, મોટું મોટું આપણે સન્માન કરી છે કે સ્વામી બહુ મોટું કાર્ય કરીને આવ્યા છે. એટલે એ વખતે તો અહીંયા મોટી સભા ભરાઈ, મોટા મોટા VIP ને બધા અધિકારીઓ હશે, નગરપાલિકાના બધા શ્રેષ્ઠીઓ હશે, ને બધા આમ મોટા મોટા ઉદ્યોગપતિઓ હશે, ને કેવી મોટી સભા થઈ હશે એ વખતે તો. પણ ડૉક્ટર સ્વામી વર્ણન કરે છે કે એ સભામાં ચાલુ આશીર્વાદમાં પેલો લઘર બગર વાળો સાવ સામેને ગરીબ માણસ મહીજી આવ્યો છે. ડૉક્ટર સ્વામી કહે કે મારો તો પિત્તો ગયો જ, મન તો કંટાળો જ આવે કે આને આને કંઈ ભાન છે કે આ શિસ્ત કહેવાય, ક્યાં ગયા સ્વયંસેવકો બધા, સભા વ્યવસ્થા ક્યાં ગયા, આપણે પહેલાં એવું જ થાય. પણ ચાલુ હશે કદાચ બીજું કંઈ ચાલુ કાર્યક્રમ હોય, કદાચ કંઈ નૃત્ય ચાલતું હોય, એ વખતે આવીને બાપાને મળી જાય તો ઠીક, બધાનું કંઈ ધ્યાન ના જાય. ચાલુ આશીર્વાદમાં આ પર સ્ટેજ ઉપર બધા મોટા મોટા VIPઓ બેઠા છે, મહાનુભાવો બેઠા છે, ચાલુ આશીર્વાદમાં આવીને મહીજી વચ્ચોવચ્ચ આવીને ઉભો રહી જાય છે. એના હાલ, એના વેશ કેશ કેવા, સ્વામી પણ જરાય કંટાળો નહીં, જરાય પણ આમ અણગમો નહીં. સ્વામીજી કે અરે મહીજી આવી ગયો, કેમ છે, બસ આટલું જ, એને એટલું જ જોતું હતું, એને કોઈ જાજુ જોતું ને. સ્વામી માટે બધા જે VIP હતા ને એના કરતાં સૌથી વધારે VIP એના માટે મહીજી હતો. અને ડૉક્ટર સ્વામીને કેવું સ્પર્શી ગયું કે અનેક વાર આ પ્રસંગ કીધો છે અને લખ્યો છે, જેવા નિર્ખરેમાં ડૉક્ટર સ્વામી બહુ જાજા પ્રસંગ નથી લખ્યા, 5-7 પ્રસંગ જ લખ્યા છે, એમાં આનું એક સ્થાન છે. બીજું એક ડૉક્ટર સ્વામી લખે છે પ્રસંગ કે 85ની સાલમાં બીજો એક પ્રસંગ સ્વામીશ્રી આવો જ કંઈક હતો કે સ્વામીશ્રીની એક બીજી મોટી એક વિશિષ્ટ મોટી VIP સભા ગોઠવાઈ હતી. 84માં સ્વામીશ્રીની જન્મજયંતી મહેસાણામાં થઈ, અને એ વખતે પેલા મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે સ્વામીશ્રીનો ઉતાર હતો. મહેસાણામાં પહેલી વહેલી વાર આવું મોટી સભા થતી હતી, આવી શાહી સભા થઈ જન્મજયંતીની સભા, એ સભા પછી તરત સ્વામી શ્રી મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે આવે છે. એ જ વખતે એક સાવ ગરીબ હરિભક્ત, એ પોતે મૈયલ નતા, મૈયલ ખેરાલુ જિલ્લાના એક નાનું ગામ છે, સ્વામીશ્રી એટલા જ ભાવથી એને પણ મળી શકે. ડૉક્ટર સામે નોંધ્યું છે કે જે માણસ આવા ભવ્ય સિંહાસનમાંથી ઉતરીને આવી મોટી સભામાંથી આવીને બંધ બાળને પણ આવા સામાન્ય હરિભક્તને મળી શકે છે. એમના મનમાં જેટલું ત્યાં મોટા મોટા હરિભક્તને મળું ને, એટલું જ અગત્યના નાના સાવ સામાન્ય ગરીબ હરિભક્તને પણ મળવું એટલું જ અગત્યનું છે. આ ગરીબ હરિભક્તને મળી શકે છે, નાના નાના સામાન્ય હરિભક્તને પણ મળી શકે છે. 85ની સાલમાં સ્વામી શ્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં પોતાના ઉતારેથી પૂજા માટે જતા હતા ગાડીમાંથી સ્વામી શ્રી, અને એ દિવસે બેસતું વર્ષ હતું. 85નું નગર કેવું ભવ્ય નગર હતું, કેવો આખો તે વખતે માહોલ હતો. આમ બધાને અંતરમાં જય જયકાર હતો કે ગણના સ્વામી અક્ષરબ્રહ્મ આમ દ્વિશતાબ્દી ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે. 59 દિવસનો આખો સમય હતો અને ચારે બાજુ જે આખું નગરનો બધા જય જયકાર કરતા હતા. બેસતું વર્ષ, આવો સારો દિવસ, માંગલિક દિવસ. સ્વામી શ્રી પોતાને ઉતારેથી ત્યાં પૂજા તરફ જઈ રહ્યા હતા અને ગાડી સ્વામી શ્રી એક બાજુ લીધી, સ્વામી શ્રી ગાડી એક બાજુ લીધી અને વખતે સ્વામી શ્રી કાચ ખોલે છે અને દૂરથી બોલે છે, અરે જયરામ અહીંયા કે બેસતા વર્ષના જય સ્વામિનારાયણ જા. આવા સારા પ્રસંગે, આવા આવા સારા સારી જગ્યાએ સ્વામી શ્રી દૂરથી એક સામાન્ય હરિભક્તને બોલાવે છે. સાંગવાદન હતા પોતે હરિભક્ત જયરામ, સ્વામીને બોલાવે કે બેસતા વર્ષના તને જય સ્વામિનારાયણ. આવા સારા પ્રસંગ મને નથી યાદ આવતો. બોલો, આપણે ગમે તેટલું પ્રયત્ન કરીએ કે આ વખતે તમે આવું જ કરું તેવું કરું પણ વિસરાય જાય. અને પેલો હરિભક્ત એટલો ગદગદ થઈ ગયો, ધૂળમાં દંડવત કરવા માંડ્યો સ્વામીને કે બેસતા વર્ષે મને પેલા જશે ને કીધા, એ કેટલો રાજી થઈ ગયો હશે. સ્વામી શ્રી આવી રીતે પણ રાજી કરી શકે છે. 1979નો પ્રસંગ છે. સ્વામી શ્રી સેલવાસના ગામડામાં ફરતા હતા. એ ગામડામાં નવો નવો સત્સંગ હતો. એક ત્યાં દલુભાઈ નામના એક હરિભક્ત હતા. પહેલાં તો ખાવા પીવા બધી રીતે પૂરા હતા. સંતોનો ત્યાં વિચરણ ત્યાં શરૂ થયું એટલે સંતોના સંઘમાં આવ્યા, દારૂ માંસ બધું છોડી દીધું. એક વર્ષથી બરાબર પાક્કા પાયા બધા નિયમો પાળતા હતા, એકદમ પવિત્ર શુદ્ધ જીવન થઈ ગયું. સ્વામીશ્રી જ્યારે ત્યાં ફરી ત્યાં સેલવાસમાં ત્યાં વિચરણ નાખવું બધું ગોઠવાયું, એ વખતે સંતોએ કીધું કે સ્વામી આપણા ગામમાં પણ બસ નવો નવો સત્સંગ થયો છે, આપણે ત્યાં જઈએ. સ્વામી ત્યાં જાય છે અને સ્વામી ત્યાં એ ઘરમાં કેવી રીતે જાય છે, 1979ની વાત કરું છું, 8 તારીખે પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી બધું ના હોય એ વખતે તો કેવું હશે. સ્વામી ત્યાં જાય છે અને એ વખતે સાવ અંધાર્યું ઝૂંપડું, ભેંસની જે ગમાણ છે એ સાફ કરીને તેની પાળી ઉપર સ્વામીશ્રીનું આસન હતું. હવે ત્યાં તમે ગમેલું કરો તો પણ સ્મેલ તો આવે જ, મચ્છર બધું તો હોય જ, એક તો અંધારું હોય, ભીનું હોય, ભેજ હોય, ત્યાં બધી કેવી આખી પરિસ્થિતિ હશે. ત્યાં સ્વામી આસન ઉપર બેસે છે, સ્વામી બધો રિપોર્ટ સાંભળે છે કે આ હરિભક્તો પહેલાં કેવા હતા, સંતો કેવી રીતે લોકોનું જીવન પરિવર્તન કર્યું, કેવા નિયમ ધર્મ રાખે છે. સ્વામી શ્રી એટલા બધા રાજી થયા, એવું કહેવાય છે કે સ્વામી એવું બોલ્યા ના, સ્વામી પછી બધાને મળ્યા, ભેટ્યા. આ જે દલુભાઈ છે એમના જે કંઈક સ્નેહી હશે એ લોકોને બાપા ભેટ્યા. પછી બાપા જે વાક્ય બોલે છે, બાપા કે ભલે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે ને. સ્વામી બોલે છે કે ભલે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે ને. આને કોઈ પછાત કહેવાય? સ્વામીને મનમાં કોઈ પછાત નથી, આ લોકો જ આગળ છે જે આપણે ઈચ્છીએ છે. સ્વામી શ્રી એ લોકો માટે પ્રમાણ આપી દીધું. પછી દૂર છે ને બધા ગામડાના છોકરાઓ, આ તો આદિવાસી જ હતા, એ લોકોના ગરીબ છોકરાઓ તો કહેવાય, નાગા ભાગા બધા ફરતા હોય, ધૂળમાં જ રમતા હોય, કાદોમાં એ લોકો દૂર રમતા હતા. સ્વામી બાપાએ સંતોને ઉદ્દેશની વાત કરી, સ્વામી બધા ધ્યાન ખેંચ્યું. બાપા કે જો શ્રીજી મહારાજના વખતમાં 500 પરમહંસો આવા ગરીબોને વચ્ચે જ રહ્યા છે. સંતોને પણ જો પ્રેરણા આપી કે જો અમે તમે લોકો પરમહંસને પગલે પગલે ચાલો છો, અમે ચાલે છે. પરમહંસો જેમ આ ગરીબ હરિભક્તોની વચ્ચે રહેતા હતા એમ અમે પણ આ ગરીબ હરિભક્ત, એમના મનમાં કોઈ ગરીબ નથી, કોઈ મોટો શેઠિયા પણ, કોઈ રાજકુંવર પણ નથી. સ્વામી શ્રી 90ની સાલમાં કેવળ એક બાઈ હરિભક્તના પ્રેમવશ થઈને ખાસ ત્યાં બિલાડા સ્ટેટમાં પધારે છે. બિલાડા સ્ટેટ રાજસ્થાનનું જે નાનું, એ વખતે તો બહુ પેલો મોટું આખું રાજકરબાર એમનો હતો, એ આખા રાજમાતા એમનું નામ જ રાજબા બધા કહેતા હતા, રાજકુંવરબા પણ કોઈ કહે છે. એ રાજબાનો પ્રેમ અંતિમ અવસ્થા જેવું થઈ ગયું હતું. એમના મૂળ તો શાસ્ત્રીમાના વખતથી ચુસ્ત સત્સંગી બધા, પણ એમનો પ્રેમ અને એમનો ભાવ કે સ્વામીશ્રી મારા આ મારા દેશમાં આવે અને આ બિલાડા સ્ટેટમાં બધું પાવન કરે. સ્વામીશ્રી માર્ચ મહિનામાં ગરમીમાં રાજસ્થાનમાં જાય છે રણ પ્રદેશ, અને બિલાડા સ્ટેટમાં પણ આમના મહેલમાં ઉતરે છે અને એક અઠવાડિયું સુધી ત્યાં બધાને સુખ આપે છે. આવા રાજવી કુટુંબમાં મોટા મોટા મહેલમાં પણ સ્વામીજી ત્યાં એટલા જ પ્રેમથી રહી શકે છે. તે બધા પ્રસંગો સાંભળવા એ વખતે સ્વામીજી ત્યાં જે જાય છે, આ રાજકોટના હિતેન્દ્રસિંહ છે, શંભુસિંહ છે, તો પેલા માતાને એટલો બધો પ્રેમ હતો સ્વામી માટે. સ્વામી બાપાએ 24 કલાક માટે ઠાકોરજીની સેવા માટે આપી દીધા હતા. એમનો એક સંકલ્પ હતો કે મારે ઠાકોરજી લાલજીની સેવા કરવી છે. સ્વામીજીએ સેવક સંતોને કહી દીધું હતું, એક પૂરા દિવસ માટે બધી જ સેવા, નવા ધોવાની, જમાડવાની, થાળ કરવાની, લાલ લડાવવાની, બધી જ સેવા આ રાજકુંવરબાઈએ કરેલી. અને હરિભક્તો વર્ણન કરે છે કે એટલા બધા ગાંડા ગેલા થઈ ગયા હતા, સાક્ષાત ભગવાન પધારે ને એવી રીતે આખું મહેલ આખું સજી દીધું. ને ઠાકોરજીને તો આમ સાથે આરોટે પોતાને બે પલંગ ઉપર ઠાકોરજીની છાતી ઉપર રાખીને એ રાજબા પોતે આરોટે. અને જયારે સ્વામી હરકોજી જાય છે, રડે સ્વામી કે હવે મારા દર્શન છેલ્લા નહીં થાય, આ છેલ્લા દર્શન થઈ ગયા, હવે હું નહીં રહી શકું, એ અંતિમ અવસ્થા હતી. સ્વામી શ્રી એમને પણ ધામમાં લઈ જાય છે. આવા મોટા મોટા રાજા મહેલોમાં પણ સ્વામી શ્રી એ લોકોને એટલો ભાવ પૂરો કરે છે. આ બાય હરિભક્તો સ્વામી શ્રી પુરુષોત્તમ મળે જ છે. આપણે લાગે કે અમુક વાર કદાચ વંચિત રહી જાય છે, એવું નથી. સ્વામી શ્રી દૂર રહીને પણ એ લોકોને એટલો જ પ્રેમ ભાવ અંગીકાર કરે છે. ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં પણ સ્વામી શ્રી 88 ગયા, કેવળ એક જ બાઈના પ્રેમથી. એ મૂળ આખું જે કુટુંબ હતું દોણજા ગામનું, 88 સ્વામી શ્રી અમેરિકાનું વિચરણ ચાલુ હતું, પણ આ ભાઈનો આ બાઈનો આગ્રહ પ્રેમ કે સ્વામી શ્રી અમારા દેશમાં પધારે. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, અમેરિકાથી દૂર ટાપુ છે, એમના માટે સ્પેશિયલી સ્વામી શ્રી વેસ્ટ ઇન્ડિઝમાં ગયા. અને ત્યાં જે ત્યાર પછી જે સત્સંગ આખો જામી ગયો એ હજી ઘણો ખરો ત્યાં ટકી રહ્યો છે. પણ એક બાઈના આ ભાવને જોઈને સ્વામી શ્રીના અંતરમાં આવો કોઈ ભેદભાવ નથી આપણે ક્યારે પ્રતીત થાય કે સ્વામી શ્રી સાથે સામે પણ એટલો પ્રેમ આવે છે. પ્રેમ હંમેશા એ ટુ વે છે, 50% ના ચાલે, 50% ના ચાલે. સંતો પેલી ગમત કરે છે કે પેલા ભાઈએ બાપા ઉપર પત્ર લખ્યો કે મારે કોની સાથે, હેમા માલિની ને, હેમા માલિની સાથે મારે લગ્ન કરવા છે. એટલે સ્વામીએ કીધું કે આ કંઈક હોતું હશે કે સ્વામી 50% થઈ ગયું પાકું. કેમ 50% કેવી રીતે, પણ તું તારા તું જોતો ખા તારા કેવા હાલ છે, કોઈ માખી પણ ઉડે ને એવું એવો છે કે સ્વામી 50% કેમનું, કે મારી હા છે ની ના છે, કારણ કે 50% કહેવાય. પ્રેમ હંમેશા પરસ્પર હોય છે. જો સામેથી પ્રેમ આવતો હોય એનો અર્થ શું થયો? સ્વામી શ્રીને બધાની સાથે આવો પ્રેમનો સંબંધ છે. જીનેટની આપણે વાત કરી, જીનેટ એક બાઈ છે, પરદેશી બાઈ છે, નેધરલેન્ડ્સમાં રહે છે. એ આજે હેન્ડકોપના પોતે લેન્ડલેડી હતા, એટલે એમના જે ઘરમાં રહેતા હતા હેન્ડકોપ એના માલિકા પોતે જીનેટ. હેન્ડકોપને સત્સંગ થયો, હેન્ડકોપ થકી જીનેટને સત્સંગ થયો. 8 તારીખે પણ જીનેટનો તમે જે પ્રેમભાવ જો સ્વામી બાપા માટે, આમ આખું જીવન એમના સ્મરણથી જ વિતાવતા હોય ને, એ આપણે અનુભવ થાય. જ્યારે જ્યારે સ્વામીજી સારંગપુર આવે, અવશ્ય જ્યારે ત્યારે મને સેવા મળે છે ભગવાનની દયાથી, બાપાના પત્રોની, બાપાની પત્રની સેવા છે ને અદ્ભુત છે. આ બધા પત્રોને તમે આમ આમ પત્રમાં તમે ખોવાઈ જાઓ દર, હવે તો થોડાક ઓછા થઈ ગયા છે પત્રો, પણ જ્યારે જ્યારે સ્વામીજી આવે ફૂલદોલમાં આવે ને જલજીની વખતે આવે, વર્ષમાં 2-3 પત્ર એ વખતે આવ્યા જ હોય જીનેટના. અને પત્ર તમે વાંચો, પેલો આપને થાય કે કોઈક પેલો પોતાના પ્રિયતમને લખતો હોય ને પત્ર, એવી રીતે આ બાઈ લખે છે. આ છેલ્લો જે પત્ર મને એક યાદ છે, 2002 ફૂલદોલ વખતે આ બાઈ ઇંગ્લિશમાં પત્ર લખે છે. અને ડાયરેક્ટ સ્વામીને જે બધા સંબોધનો કરે છે, આ વૃદ્ધ બાઈ છે પાછી, એ પત્રમાં છે ને ખૂણા ઉપર એક નાનું એને ફૂલ ચોંટાડેલું, નાનું ફૂલ. સ્વામી એ કહે છે કે સ્વામી તમે મારા માટે જરાય દૂર નથી, તમે મારા અંતરમાં જ રહો છો, મને ખબર છે, કારણ કે રોજ મારા અંતરમાં હું તમારું દર્શન કરું છું, હું રોજ માનસીમાં તમને આરતી કરું છું, તમને થાળ ધરાવું છું, બધું જ મારા અંતરમાં તમે રહ્યા રહ્યા એ બધું અંગીકાર કરો છો, મને વિશ્વાસ છે. પણ આજે મારા બગીચામાં છે ને આજે વસંત ઋતુ ખીલી છે, અને મારા બગીચામાં હું બહાર ફરવા નીકળીને મેં જોયું કે વસંતનું આ પહેલું પુષ્પ છે, એટલું સુંદર આ પુષ્પ હતું, એ જોઈને તમને યાદ આવે, તમારી યાદ મને આવી ગઈ. મને થયું કે આ સ્વામી બાપાને ક્યારે પહોંચાડું, હૃદયમાં તો મેં ધરાવ્યું, પણ હવે મન થયું કે આ સાક્ષાત પુષ્પ એ તમારા માટે જ ખીલ્યું છે, એટલે મેં એ પુષ્પને ચૂંટી દીધું છે અને આ પત્ર સાથે એ સેલોટેપથી ચોંટાડી, અને કે તમારી તરફ તમારી સમક્ષ આ ધરું છું, એની ફોરમ તમે શ્રીજી મહારાજ સુધી પહોંચાડજો અને મારા અંતરમાં પણ તમે કાયમ રહેજો. આ બાઈ કોઈ આજે કોઈ યુવાન પુરુષને કંઈક પુષ્પ ધરે ગાંડો ગેલો થઈ જાય કે નહીં, આ બાઈ સ્વામી આપણને પુષ્પ મોકલે છે. એની એક એક જીવની ક્રિયા, અને ઓપરેશન કંઈક કરાવવાનું તો હિપ ઓપરેશન, તો હું સ્વામી આપણને પૂછાવીને કે બાપા આશીર્વાદ આપો, મારા ઓપરેશન કરાવવું છે. એને પેલી પરદેશ જવું હતું એમની હિમાલયની યાત્રામાં, પછી સ્વામી બાપાને પૂછાયું કે સ્વામી બાપા ત્યાં તો બધા માંસાહારને બધું થશે ટોરમાં, પેલી ટ્રાવેલની ટોર હોય તો મારે જવું કે નહીં, સ્વામી બાપાએ ના પડે કે ના આપણે ન જવું, પૂરું થઈ ગયું. એક એક જીવનના જે પણ કંઈક નિર્ણયો લેવાનો હોય સ્વામી આપણને પૂછી પૂછે ને ભાઈ ભાઈમાં પણ સ્વામી આપણને કોઈ ભેદ નથી. સ્વામીશ્રીનો પ્રેમ તો અવિરતપણે બધા ઉપર એક સરખો ચાલે છે. સ્વામીશ્રી માટે કોઈ વિદ્વાન અભણનો પણ ભેદ નથી. સંતોમાં અમે જોઈએ છીએ કે કેટલાક કદાચ પીએચડી સુધી પહોંચ્યો હોય શિયાળી સ્વામી જેવા. સ્વામીશ્રીને એટલા જ હેતભાવથી સ્વામી આપણને એ લોકોને પણ આમ પોષી શકે છે. અને અક્ષરવલ્લભ સ્વામી જેવા કે જે સાવ નિરક્ષર હોય, કંઈ આવડતું ન હોય, સ્વામીશ્રી એ લોકોને પણ પ્રેમથી મળી શકે છે. લોનાવાલાનો આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. 87 સાલ કળશ જયંતિ ઉત્સવ પછી બાપા મુંબઈથી લોનાવાલા આવ્યા અને એ વખતે પરદેશના હરિભક્તોની શિબિર હતી. 540 હરિભક્તો ત્યાં ભેગા થયા હતા, પરદેશના એટલે આફ્રિકાના, લંડનના, અમેરિકાના, બધાના. એ વખતે સ્વામીશ્રી, એ વખતે કંઈક ગડબડ એવી થઈ હશે કે પેલી કંઈક ટાંકીમાં બરાબર પાણી ભરાયું નહોતું. આખી રાત જાગીને અક્ષરવલ્લભ સ્વામીએ એ પાણી મોટર રિપેર કરી. ચાલુ સભામાં, મને પૂજા પછીના કાર્યક્રમ હતો, ચાલુ સભામાં સ્વામીશ્રી અક્ષરવલ્લભ સ્વામીને ઉભા કરે છે. એક તો સ્વામી એનો જૂનો પરિચય કરે છે કે પોતે કચ્છી છે, એટલે કચ્છી નહીં પણ સ્વામીશ્રીને ઓળખે. સ્વામીશ્રી સ્ટેજ ઉપર બોલાવે છે અને પરિચય આપે છે કે જો અમારા અક્ષરવલ્લભ કે લખતા વાંચતા કશું આવડતું નથી, પણ અમારા મોટા એન્જિનિયર છે, કે જી બી એન્જિનિયરને પણ હંફાવે એવા એન્જિનિયર છે, કે વાત કરો કે આ મોટર તમે કેવી રીતે રિપેર કરી. આ 540 બધા ઠીમેઠેમ હરિભક્તો છે, બધા કરોડોપતિ અબજોપતિ છે અને પોતાના ઘરમાં મોટા મોટા મોટેલ ને હોટેલ લઈને બધા બેઠા હોય, એ વખતે સ્વામી જરાય સંકોચ થતો નથી કે આ મારો સાધુ સાવભણ છે. સ્વામીશ્રીને એટલા જ પ્રેમથી એને આમ પ્રશંસા કરી શકે છે. આ લોકમાં પણ જે પણ કંઈક સાવ સામાન્ય અભૂત માણસ હોય, સ્વામીશ્રી મોટી મોટી વિદ્વત સભા પણ ગોઠવી શકે છે અને મોટા મોટા પરમાનંદ કાકા દવે ને મોટા મોટા બ્રાહ્મણોને પણ ત્યાં એનો કોણ સન્માન કરી શકે છે. પણ સાવ પેલો અભૂત માણસ હોય, પેલો ભાદરનો ભરત, અમારો સારંગપુરનો પેલો બોટાદનો પેલો ભડલી વાળો સુરેશ, જોયું છે ને સુરેશ, આપણે પેલા તમે વિડીયોમાં પણ જોયું હશે, વેબસાઇટમાં પણ આવે છે. સુરેશને તમે જુઓ ને, તમને લિટરલી ઈર્ષા આવે. રોજ સ્વામી આપણે જે આમ પાછળ પ્રદક્ષિણા ફરી અને પેલા જે ગોળ પેલા પગથિયા છે આગળના ત્યાંથી ઉતરી અને પેલા રંગમંડપમાં આવતા પેલા સ્વામી જે પસાર થાય છે ને, સુરેશ નિત્ય ત્યાં ઉભો રહે અને ખાલી એક જ એને કરવાનું, જે બોલાવવાની. બિચારાને તો સાવ બોલવામાં કંઈ બરાબર ફાવતું નથી, સ્વામીની જે બોલાવે, જે સ્વામિનારાયણ જે બોલે, બસ એ જે લટકું કરે ને, અને સ્વામી આપણે ખાલી માથે હાથ મૂકે, પેલા ખિસ્સામાં પુષ્પ મૂકે, જે પણ કંઈક એ વખતે જે 2 સેકન્ડની જે સ્મૃતિ એને આપે, આપણે લાગે કે આ માણસ, આ છોકરો આના આધારે જ જીવે છે. જોવા જેવું દ્રશ્ય તો એ હોય છે, સ્વામી ઉપર જ્યારે પસાર થઈ જાય પાછા, પછી જે ખૂણો પડે છે ને પેલા જે પગથિયાના, એ ખૂણામાં છોકરો નાચે, એ દર્શન કરવા જેવો છે. સ્વામી ઉપર જ્યારે એને સુખ આપીને જતા રહે ને, એનો આનંદ, એ જે ઉભરો આવે છે, કેવી રીતે વ્યક્ત કરો. આપણે કહીએ ને પેલો મૂંગો માણસ હોય ને તમે ગોળ આપો આમ કાકલી ખૂકે, એમ આ માણસ લિટરલી કૂડે કે મારે કેવી રીતે મારો આનંદ વ્યક્ત કરો, એ જે કૂદે છે ને, બસ એ એમાંથી તમને થઈ ગયા સ્વામી બાપા આના અંતરમાં કેવા વસી ગયા છે. આવો સુરેશ આમ લિટરલી જે મહારાજના વખત રતો બસ્યો હતો ને, સાવ પેલો ગાંડો ગયેલો, સ્વામી મહારાજ માટે એવું કહેવાય છે કે એના ખભા ઉપર હાથ મૂકીને મહારાજ માણેકચોકમાંથી પસાર થતા. બે ત્રણ વર્ષ પહેલાં જ અમદાવાદ હતા, સાઇન લેંગ્વેજ મને વાત આપી સ્વામી બાપાએ, હાથને ઇશારાથી એને સમજાવ્યું કે આપણે ફિલ્મ જોવા ના જવું છે. સંતોએ વાત કરી, સ્વામી આ ચતુર છે ને, એ ફિલ્મ જોવા જાય છે. સ્વામી ના પડી કે આમ કહીને એવું કંઈક સમજાવી દીધું, એને સમજ કે બાપા આજથી નહીં, બસ બંધ. આવા મૂંગ પેલા સારંગપુરમાં પણ 2 પેલા મૂંગા છે, સ્વામી બાપા ગયા વર્ષે આવ્યા હતા તો એ લોકોને મને એટલું જ સુખ આપ્યું. સ્વામી કે લગ્ન થઈ ગયા તારા, એવી રીતે પણ સ્વામી બાપા પૂછે. અમુક તો પેલા વોશિંગ્ટન ડીસીના પેલા તો પેલા કનુ સ્વામી, બોમ્બેના આપણા હરિભક્ત છે ને કનુભાઈ અમીન, 2-3 પ્રસંગો છે આપણે જોઈ લે. કનુ સ્વામી છે અમદાવાદ બોમ્બેના, એ લોકો આખું જે મુંબઈનું મંડળ છે, બીજા કનુભાઈ પછી પેલા આપણા ભાનુભાઈ, એ લોકોનું મંડળ છે. સ્વામી બાપા જ્યારે સારંગપુર આવે ત્યારે અને આપણે સાધુરામ કાકા 3-4ની મંડળી છે, બાપા સારંગપુર આવે ત્યારે 15 દિવસ ત્યાં રોકાય સમાગમનો લાભ લે. એકવાર લોકો રાત્રે આવ્યા આપણને મુલાકાત કનમાં આવ્યા, એટલે આ સાધુરામભાઈ ને પછી ભાનુભાઈ ને કનુ ભાઈ કનુભાઈ અમીન કનુ સ્વામી બધા આવ્યા અને સ્વામી આપણે દર્શન કર્યા. કનુ સ્વામીનો છે ને બધા સંતોને કનુ સ્વામી કહે છે, કનુ સ્વામીનો દીકરો એનું બધા સંતોને ભગતથી જ ઓળખે છે. ભગત એ સાવ રિટાર્ડેડ છે, મન બુદ્ધિવાળો છે અને કંઈ ખાવા પીવાનું કંઈ કશું ને કંઈ ભાન નથી દેતું. કપડાં પણ પહેરાવવા પડે, જમાડવો પડે, પેશાબ બધું આપણે મૂત્ર બધું જે પણ કંઈ કરે બધી દૈહિક ક્રિયા આપણે જાતે જ કરાવડાવી પડે. જ્યારે બાપા કનુ સ્વામીને મળે છે, બાપા કે ક્યાં ગયો ભગત, આ મોટા મોટા હરિભક્તો છે, ટ્રસ્ટી લેવાના છે હરિભક્તો. સ્વામી કે ભગત ક્યાં ગયો, કનુ સ્વામી કે સ્વામી રૂમમાં છે અત્યારે, ઉતારે આવે છે, બાપા બોલાવો સાહેબ દર્શન થઈ જાય ને બધાને. સ્વામી બાપા મુંબઈના હરિભક્તો આવે છે પણ આપેલા ભગતને યાદ કરે છે, મન બુદ્ધિવાળાને. પેલો વિરલ છે આપણો વોશિંગ્ટન ડીસીમાં પેલા હરિભક્તોનું કોણ છે નામ ભૂલી ગયો છું, એમનો છોકરો છે વિરલ, એ ખરેખર વિરલ જ છે. એ પણ મન બુદ્ધિવાળો, એને કશું એને ભણવામાં તો કંઈ છે જ નહીં, મોટી ઉંમરનો છે, કદાચ મારી ઉંમર જેટલો જ હશે, 25-30 વર્ષનો થઈ ગયો હશે. પણ ભગવાનની કૃપા એવી છે એના ઉપર, એની યાદશક્તિ એટલી પાવરફુલ છે ને, આમ તો કંઈક ફાવતું જ નથી એને ખાવા પીવાનું, પણ યાદશક્તિ બહુ પાવરફુલ. દરેકે દરેક સંતના નામ બધું યાદ ને. અને મારા ઘરે ક્યારે આવ્યા હતા, કઈ સાલમાં સ્વામી સાથે પરદેશ યાત્રામાં, બધું યાદ કે આ વેગ સાગર, એટલે તું કાળથી બોલાય વેગ સાગર, તું આ તારીખે આવ્યો તમારા ઘરે અને તું આ તારીખે આવ્યો, તો બધાને ખબર. અને સ્વામી બાબા પણ એને પ્રેમથી બોલાવે અને એને પણ એ ઉમંગ કે મારે લગ્ન કરવા છે. જ્યારે બાપાને સાથે મળે ને, બાપાને કહે કે સ્વામી મારું કંઈ ગોઠવી આપો ને, મારું કંઈ ગોઠવી આપો ને. સ્વામી કહે કે હા મેં જોઈ રાખી છે. આવા સાવ અભૂત બાળક માટે પણ, અભણ બાળક માણસ સાથે પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી એને મળી શકે છે. સ્વામી બાપાના અંતરમાં આવા કોઈ ભેદભાવ નથી. થોડાક પ્રસંગો રહી ગયા છે આજે દ્વંદ્વમાં, એની આપણે થોડાક આવતીકાલે જોશું. આમાંથી પણ આપણે એટલી પ્રતિતિ આવે છે કે જે માતાનો પ્રેમ સર્વ પોતાના બાળક માટે હોય છે, સ્વામી માટે બધા ઉપર પ્રેમ છે. એટલે કે સ્વામી માટે બધા જ આપણે બાળકો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આજે સ્વામી અહીંયા આ વડીલ દિનની ઉજવણી લગભગ આપણને એવું લાગે છે કે આ પહેલી વાર આવી રીતે થઈ, જેમ બાળ દિનની ઉજવણી, કિશોર દિનની ઉજવણી, યુવક દિનની ઉજવણી, એમ વડીલ દિનની આ પહેલી વાર યોગ વિવેક સ્વામીને, ત્યાગરત્ન સ્વામીને બધા આ વિચાર કર્યો તો આ રીતે થઈ છે. તો વડીલોના અમુક પ્રશ્નો એ આવેલા પ્રશ્નો છે ને, અમુક સંતોએ વિચારીને બધા પૂછ્યા છે. આપને એવું લાગે કે બીજા કંઈ વાત કરવી છે તોય આપ એમાં સ્વતંત્ર છો, પણ આ તો અત્યારે જે પ્રશ્નો અમે રજૂ કરીએ છીએ પછી એમાંથી આપને યોગ્ય લાગે એ રીતે જ આપ ઉત્તર આપશો. અહીંયા સ્વામી બધા વડીલો બેઠા છે, લગભગ બધાની ઉંમર 60-65થી તો ઉપર થઈ ગઈ છે. અને તો હવે આ ઉંમરે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન બધા માગે છે.
2: પહેલા તો બધાના દર્શન થયા, બહુ આનંદ થયો. નામ તો બધાને આવડતા નથી, પણ ઓળખું બધાને, બધા. અને બહુ બહુ સારું કાર્યક્રમ બધા, અને આટલી નજીકથી ત્યાં હોઈએ ને ખબર ન પડે શું ચાલે, પણ આજે બહુ સારું કાર્યક્રમ ગોઠવ્યો. બીજું તો કઈ ના, દર્શન બધા થયા, આનંદ થયો.
1: એટલે હવે આ ઉંમરે, હવે ઉંમર લાયક તો બધા થઈ ગયા છીએ, તો હવે શું કરવું વિશેષ એ અંગે માર્ગદર્શન આપશો.
2: જો પ્રમુખ સાહેબ મહારાજે ઉત્તર આપ્યો તો એમને પાસ, આપણે એમને બાયપાસ કરવા, સ્વયંનું બાયપાસ કર્યું હતું. હા, નામ નામ, હા, સુબ્રમણ્યમ. સુબ્રમણ્યમે પૂછ્યું હતું બાપાને કે બાપુ નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે. સ્વામી કહે ભક્તિ ભજન જ છે, નેક્સ્ટ પ્રોજેક્ટની વાત જ નથી. પહેલાં ભક્તિ ભજન, પછી એની અંદર બધું આવી જાય, અક્ષરધામ ને આ ને તેને, પણ મેઇન તો ભક્તિ ભજન. તો આપણે સત્સંગી છીએ એ જ કરવાનું છે ભક્તિ ભજન. એટલે ફોર્મ બદલાય, જરા આકાર બદલાય જુદી રીતે, પણ જો આપણે બધું આ સમજણની વાત છે. આપણે મહારાજે જે વાત કરી છે સમજણ, અને સમજણથી સુખી રહેવાય. સમજણ ના હોય તો આ બધા પ્રશ્નો નડે તમને, પણ સમજણ હોય. અને સમજણ તો મહારાજે, સમજણની વાત છે મનમાં આવે, ક્રિયામાં નહીં. ક્રિયા તો થઈ શકે ના થાય. હવે તમે મોટી ઉંમરના થયા એટલે સારી ક્રિયા ના થાય, પણ મનમાં, મન તો એવર ફ્રેશ, મનથી જો એવી સમજણ કરી હોય તો અહીંયા જ અક્ષરધામ, અહીં આવવા જવાનો પ્રશ્ન જ રહેતો નથી. તો ભગવાન સાથે કનેક્શન, અને આ ઉંમરે તો વધારે થાય. તો રિટાયર થાય એટલે હવે મારા બીજું કાંઈ નહીં. આની રાહ જોતા હોય છે બધા, એકાંતિક ભક્તો રાહ જોતા હોય. નિવૃત્તિ આપણે લઈએ અને પછી ભજન કરીએ તો એક સમજણની વાત છે. સમજણ દ્રઢ હોય કોઈ પ્રશ્ન જ નથી રહેતો. આમાંથી આમાં, આમાંથી આમાં ચેન્જ થાય. પણ મનમાં જે ભજન ભક્તિ ભગવાનનો આશરો ઉપાસના એ તો કાયમ એક જ રહે છે, એમાં ફેરફાર થતો નથી. અને બહારની શારીરિક હોય એટલે તમે ગીવઅપ કરો થોડુંક. બધી આપણે ના ક્રિયા ના થઈ શકે, પણ મન તો જોરદાર હોય છે. મન તો વિશેષ તમારે બધું પરવારી રહ્યા, અતિ નિર્વાસનિક થઈ ગયા, હવે બીજો કંઈ આપણે પરવા રહેતી નથી, એટલે એકદમ સીધા ભજનમાં જોઈન થઈ જવાય.
1: એટલે સ્વામી આપે કહ્યું સમજણ કરવાની છે, તો એવી કઈ કઈ સમજણ છે કે જેનાથી અહીંયા જ અક્ષરધામ એવું અનુભવાય?
2: હા, સમજણમાં તો જો એક આપણે જે આજ્ઞા પાડીએ, આજ્ઞામાં ધરતા હોય, જે આજ્ઞા આપણને આજ્ઞા કરવામાં આવી છે, અને નિષ્કામ ધર્મની આજ્ઞા, જે એને લીધે બીજી બધી આજ્ઞાઓ ડેવલપ થાય છે, એ મેન્ટેન કરવા માટે. તો હવે આપણે તો એક નારી સદા બ્રહ્મચારી એક બધાના માટે છે જ, નાનો હોય મોટો હોય બધા માટે. અને પછી જે બીજાને એક નારી સદા બ્રહ્મચારી, પછી જે બીજી માતા બહેન ને દીકરી, એ રીતે સમજણ હવે એ કરવી પડશે. એના ઉપર જવું જ પડશે. ભગવાન સાથે કનેક્શનમાં એક કામ આવશે. અને કેમ ના થાય, શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય. યોગી આપણા દ્રષ્ટાંત આપતા કે એક મહાત્મા આંબલીના ઝાડ નીચે તપ કરતો હતો. નારદજી ત્યાંથી પસાર થયા. એ નારદજી, નારદજી અહીં આવો, અહીં આવો. નારદજી ગયા. પછી નારદજીએ કહ્યું કે એમને પ્રશ્ન પૂછ્યો, નારદજી ત્યાં ભગવાનને પૂજ્યો, મને ક્યારે દર્શન દેશે? તો ભગવાનને પૂછ્યું નારદજીએ, તો મહારાજ ભગવાને એવી એવો જવાબ આપ્યો કે જેટલા પાંદડા છે આંબલીના એટલા કલ્પ જશે તારે દર્શન થશે. નારદજીનો પાટિયા બહી ગયા, હું શું જવાબ આપીશ? એટલે આમ તરીને જતો હતો નારદજીએ, આમ ભેટો ના થાય, નહીં તો શું જવાબ એની સાથે, મારી સાથે ફાટી ગઈ તો એને શું થશે? પણ એ જોઈ ગયો. નારદજીને બોલાય, નારદજી પૂછ્યું કે જવાબ, કે શું જવાબ? મારી છાતીમાં, મારી છાતી ફાટી આવી છે કે ખોતો ખરા કે આ જેટલા આંબલીના પાંદડા છે, નાના નાના આંબલીના પાંદડા નાના જ હોય, આમ એક ઇંચ, એક ઇંચ જવાય નહીં, પોણો ઇંચ, આ અડધો ઇંચ. તો એટલા કલ્પ, એટલે એક કલ્પમાં 8,64 કરોડ વર્ષ, એક એક એક પાંદડા દીઠ 8,64 કરોડ વર્ષ. ઓલો તો નાચવા કૂદવા લાગ્યો. નારદજી પૂછે કે આ શું શું નાચે છે? કે આ દર્શન તો દેશે ને આટલા કલ્પ વગર, કેટલી શ્રદ્ધા. તો નારદજીને ઊંધું પડ્યું, હું ધારતો હતો કે આના પાટિયા બેસી જશે, મારા પાટિયા બેસી ગયા. પણ જો આ કહેવાની વાત છે કે આ ભગવાન મળ્યા, પ્રત્યક્ષ તો કોઈને મળ્યા નથી. નરસિંહ મહેતાને મળ્યા તો હવે ખાર આપ્યો અને પછી ભાઈ દર્શન નથી થયા. બીજા બધાને મીરાબાઈને આપ્યો હાર, પણ એ બધું છેટે એટલે સંબંધો ના થાય. પણ એ લોકો તો એવા ભક્તો હતા ખરેખરા, મનથી ભગવાનને મનથી એવો જોડાણ કર્યો, બધું થયું. પણ ટૂંકમાં આપણે તો ભગવાન મળ્યા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીઓ પણ મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને તો ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે, આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યું, સ્વામી આમ કેમ કર્યું, શાસ્ત્રી મારું શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો એટલે ખોટું પડી જાય. એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય જ બધા કરે. તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય તે કરે, પણ એમાં જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય, ભલે અઘરું. અને આપણે આ આટલું જ કરવાનું છે, બધી બુદ્ધિને તારું મારીને બસ. અને તમે બુદ્ધિ ચલાવી ચલાવી કેટલી ચલાવશો, એ તો એવા ચરિત્ર કરે તો આટીમાં નાખી દે. પણ શાસ્ત્રીમાં યોગી આપણે એવા ચેતન નથી કરતા. પણ તો એ કરવું પડે, ઉઠવું પડે, ખાવું પડે, બેસવું પડે. હવે અમારે મનુષ્ય ભાવ આવે તો પછી શું કરું? પેલા બીજા ચેતન નથી કરતા. યોગી આપણે કે જો મહારાજને આપણે મહારાજના વખત આપણે હોત ને આપણું ઘર જાત એક એક ગુલાટ થઈ જાત, એવા ચરિત્ર મહારાજે કર્યા છે. પણ સાધુ રૂપે છે એટલે એવું ના કરે, ધર્મ નિયમ મારે બધું કરે. ધર્મ નિયમ એ પાર છે, આપણે પરાઈએ છીએ, એમને કાંઈ જરૂર નથી. ધર્મ નિયમ એ તો બ્રહ્મ સ્વરૂપ છે, દેહના ભાવ જ નથી. પણ તો એ આપણા માટે ધર્મ નિયમ પારે, એટલે બીજા બનાવટી હોય ને એ ઘૂસી ના જાય. એટલા માટે બધા એ ક્લેમ કરે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, મારે ધર્મ નિયમની જરૂર નથી. એટલે એ બધું કેન્સલ કરે અને શુદ્ધ ભાવે આપણને આ દર્શન દે છે, સાધુ રૂપે વર્તે છે સાધુ. એટલે હવે આમાં મન ભગાવે તો શું કરું? એટલે જોકે આપણે ઘણું બધું ઊંચી કક્ષાએ પહોંચ્યા છે એટલે વાંધો નથી. આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે મળ્યા છે ખરા પણ ઓળખાયા, બે વાત છે. મળ્યા તો ઘણા એને મળ્યા છે, નીલકંઠ વર્ણી જતા હતા કેટલા એને મળ્યા હતા, સામે ભેટ્યા હોય, બધું સેવા કરી બધું કર્યું હોય, પણ ઓળખાયા નહીં. અને આપણે ઓળખાયા, શાસ્ત્રીમાં જ ઓળખાય, પ્રમુખ સ્વામી ઓળખાય, યોગી આપ ઓળખાય, એટલે એ મોટી વાત છે. એટલે એક તો આ થઈ ગઈ, એટલે નિષ્ઠા, ઉપાસના, ધર્મ નિયમ એ બધું દ્રઢ હોય તો એ સત્સંગ, અને એ સત્સંગના બળે આપણને મારા તમારે ના જવું હોય તો ભગવાન હાથ ખેંચીને લઈ જાય તો ધામમાં. હા, આટલું આ ત્રણ હોય. પછી બીજી સમજણમાં તો જો આપણે ઉંમર થઈ એટલે આપણે તમે નાના હતા, તમે આજ્ઞા પાડતા નહોતા તમારા બાપાની, તો એ જ રિપીટ થાય છે. તમે મોટા થયા અને નાના ના પાડે આજ્ઞા, આર્ગ્યુમેન્ટ કરે તો પણ એ ચલાવી લેવું પડે, આ સમજી રાખવું પડે કે આ

0: ngon le anubho pan એને અનુભવ નથી, જે 25 વર્ષનો છે એને અનુભવ નથી. હવે તમે આના ઉપર લાદો, એ ક્યાંથી માને? એટલે એવું એવું ચાલતું જ રહે છે. એને જે એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગિવન ટુ એ બોલ્ડ મેન, એ કાંઈ કામમાં આવતું નથી. તમારો અનુભવ તમારી પાસે જ રહે, એ નીચે પહેરીને કામમાં આવતું જ નથી. દરેક વખતે એવું જ હોય છે. એટલે આપણે આગ્રહ રાખવાનો, આપણે એડજસ્ટ થઈ જવું, ઓલાને એડજસ્ટ કરવા કરવા કરતાં આપણે એડજસ્ટ થઈ જવું. છે જ, આવું થશે. એટલે આપણે રમી દેવું, એ કરવું મને, પણ સત્સંગ કરવાનો આગ્રહ રાખવો, એટલું તો કરવું. એ આગ્રહ ના રાખે તો એ તો તમે બે કૂવામાં પડો. એટલે આપણો આગ્રહ હોય, પછી એ કરે ના કરે વસ્તુ જુદી છે. આપણા મનમાં એવું દ્રઢ રહેવું છે કે એને સત્સંગ થાય. સત્સંગ આપણા બધા કુટુંબી બધા, આપણે જેને સત્સંગ થયો, નાનો હોય મોટો હોય વૃદ્ધ હોય, બધાને એ આગ્રહ રાખવો કે આપણા સત્સંગ, આપણા દરેક સભ્યને સત્સંગ થાય એ રીતે. એ સમજણ રાખવી પડે અને એ રીતે એડજસ્ટ કરવું પડે. તો બસ
1: આખી જિંદગી સ્વામી મમત્વથી બધું કાર્ય કર્યું હોય, પછી આપણને સહેજે ચિંતા રહે બધા સંબંધીઓની, કુટુંબીજનોની, તો એ ચિંતા રહે ને એને લીધે તો હવે કયો વિચાર રાખવો કે જેનાથી એ બધામાંથી પણ નિશ્ચિંત થઈ શકાય?
0: હવે એમાં તો મહારાજે કહ્યું, કાશીદાસનો પ્રશ્ન છે કે અમારે ગ્રસ્ત છીએ, અમે અનંત વિટોળના હોય એટલે શું કરવું? મહારાજ ચોખ્ખી વાત કરી છે કે એમાં તો જ્ઞાન એપ્લાય કરવું, ફાઇનલ જ્ઞાન, કે જો આપણે અનંત જન્મના સગા સંબંધી છે, આપણે છે કે નહીં અનંત જન્મ? યુ કેન નોટ, યુ કાન્ટ ડિનાય, છે જ. તો એને યાદ નથી કરતા, ભૂલાઈ ગયા, તો આ જન્મના એ ભૂલાઈ જવું. એટલે આપણે ઘરમાં છે, કુટુંબમાં છે, એ બધી વાત સાચી, પણ ફાઇનલ જ્ઞાન કે આ કોણ બાપ ને કોણ માં ને કોણ, એ એપ્લાય કરવું પડે. છતાંય કુટુંબમાં છે, આપણે દેહ છે, શરીર છે, બધો બધા છે, એટલે એને એની રીતે કરવા દેવું. પણ આપણે જ્ઞાનથી અલિપ્ત રહેવું, કોણ સર, કોણ દીકરો, કોણ એ રીતે.
1: પરિવારમાં સંપ અને એકતા રહે એવી ઈચ્છા સહેજે સહેજે રહે છે, તો એના માટે શું કરવું જોઈએ?
0: અરે જ એમાં એને, જો આપણે બધા સંપીને છીએ એટલે આનંદ છે, એક જનાડો ફાટે તો બધું બગાડે, એટલે એ તો રહેવી જ ઈચ્છા. અને પણ એના માટે આ જે પ્રમુખ સાહેબ મહારાજે વાત કરેલી હતી કે જે આપણે પ્રોજેક્ટ શું છે, ભજન ભક્તિ, એ આપણે મનમાં રહેવું જોઈએ. અને પછી બધી જે દીકરા દીકરી સૌને એને જે રીતે સાચવાય એ રીતે સાચવવું, બધે એમાં જ્ઞાનને એપ્લાય કરો. ઓલી ફાઇનલ જ્ઞાન એમાં તમારે અત્યારે હાજર છે, ઓલા તો પતી ગયો, હાજર છે એટલે એની દેખરેખ રાખવી પડે, આગળ કરવું પડે. દેખરેખમાં મુખ્ય સત્સંગ કરે એ દેખરેખ, એ મોટી દેખરેખ છે. બીજા બધા તો પૈસા છે, કુટુંબ છે, ઘર છે, મકાન છે, તો આવે ને જાય. આજે કરોડપતિને બીજે દિવસે રોડપતિને, એ કંઈ સ્થિર નથી. પણ સત્સંગનો આગળ

0: રાખવાને એ દેખરેખ રાખવાની અને મનમાં પ્રાર્થના કરવી, આપણે ભજન કરવું. એના માટે મારા ફેરવ્યા કે બધા સત્સંગી સત્સંગ થાય એ રીતે.
1: કુટુંબના સભ્યોની કોઈના સ્વભાવનું થોડુંક આમ વિચિત્રતા જેવું દેખાય ત્યારે પણ બહુ જ આમ મન પાછું પડી જાય છે, તો એ વખતે શું કરવું?
0: સહન કરો. આપણા આપણા સ્વભાવ બદલી શકતા નથી, બીજાના સ્વભાવ ક્યાંથી બદલવાના છે? એટલે સહન કરવાનું છે. તમારે સ્વભાવ છે, અનેક સ્વભાવ છે. જો આપણે સ્વભાવ મટી ગયા હોય તો સ્થિરતા રહે, કોઈ પ્રશ્ન જ ના રહે. પણ બે સ્વભાવ ઝળકે સામસામ એટલે પ્રશ્ન થાય. જો તમને આગ્રહ હોય કોઈ વાતનું કે આમ જ કરવું જોઈએ, અને તારી સમજણ સાચી છે, ખોટી નથી, તમને અનુભવ છે, બધું છે, પણ ઓલાને નથી અને ઓલો માનતો જ નથી, એટલે સહન કરવાનું. ભાઈ બધે આપણું જ્ઞાનનું પોટલું આપણી પાસે રાખવાનું અને સહન કરવાનું. બધાને એવું છે, બધા સ્વભાવ જ બુર છે. મહારાજ સ્વામી કહ્યું અનાદિકાળ બધાને સ્વભાવ નડે. સ્વભાવ જો સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, એક જ છે. એની પ્રકૃતિ આવી છે, એનો સ્વભાવ આવ છે. તો સ્વભાવ પ્રકૃતિથી પર અક્ષરધામ, પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. એટલે આપણા સ્વભાવ મુકાયા તમારે આપણા ઉપર આવી જવું સીધા. આપણો સ્વભાવ કેવો છે એને એડજસ્ટ કરવું અને આપણો સ્વભાવ મૂકીએ અહીંયા અક્ષરધામ. આવા જવાની વાત જ નથી. વૃત અક્ષરધામ છે જ, પણ આપણે અહીંયા સમજણથી અહીંયા અક્ષરધામ. એટલે આ રીતે કરવું પડશે.
1: સહન તો સ્વામી ઉદાસીનતાથી તો થાય છે, પણ સહન કરવામાં એ પાછું સ્થિરતા રહે અને આનંદ રહે એ કયા સમજણથી?
0: જો ભગવાન એવા મળ્યા છે ને, ભગવાનની પ્રાપ્તિ હિમાલય જેટલી, એના આપણા બધા પ્રશ્નો સ્વભાવો કે બધું ઢેફા દેવા એવી સમજણ. મહારાજનો મહિમા સમજાય, મહારાજ સ્વામીનો મહિમા, તો બધું સ્વભાવ બધું મૂકી જાય, ઊભા જ ના રહે. પણ એ મહિમા આપણે સમજાતો નથી. આપણે પર કહીએ, પણ પર 10 થી 11 પર છે, 10 થી 100 પર છે, 10 થી અબજ પર છે. મહારાજને કેવા ગણવા? 10 થી 11, 10 થી મારે તો અનંત પાર છે. મહારાજ પોતે વાત કરી કે હું મારા મહિમાને વાત કરું તો એ પાર આવે નહીં. તો આપણે ક્યાંથી પાર પામીએ? આપણે બહુ તો બહુ ગુણાતીત સ્વરૂપ થવાય તમારે, એથી આગળ ના થવાય. એથી આગળ તો મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું ભજન જ કરવાનું છે. ગુણાતીત રૂપ થઈને મહારાજનું ભજન કરવું, એટલે આવો મહિમા સમજાય છે. ઊભું જ ના રહે, કાંઈ ના રહે, જગત નહીં નહીં, અંદર કોઈ બ્રહ્માંડ બધું જ ઇવેપરેટ થઈ, ભસ્મીભૂત.
1: રોજિંદા ક્રમમાં એવી કોઈ ક્રિયા ખરી કે આ મહિમા વધારે સમજાય એના માટે કરવાની એવી કોઈ?
0: ના, તો ભગવાનની કૃપા થાય તો આપણે એવું કાર્ય કરવું કે ભગવાનની કૃપા થાય. બસ એવું મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા કે કૃપા. જો ભગતજી મહારાજને કહ્યું ને, હા છોટી બલા થઈ ગઈ, કે થોર થોરને ઘેરા આવે તો એવી વાત થઈ ગઈ. ભગતજી એવા રાજી કર્યા હે, રાજી કર્યા. હાથ છૂટી બોલા, સ્વામી આપવું નહોતું તો અપાઈ.
1: ભગતજી મહારાજની તો સ્વામી બહુ મોટી વાત થઈ ગઈ. અમારે તો ઓછો સમય છે, તો એટલા સમયમાં કંઈક કામ કાઢી નખાય એવું કંઈક ઉપાય બતાવો.
0: થાય શોર્ટ, નો શોર્ટકટ. આમાં તો થવું જ પડે. આ ક્રમ કેટલું શોર્ટકટ તો કર્યું છે. અનંત જન્મથી જો આ મહારાજ સ્વામી મળ્યા ન હોત તો આપણે જન્મ મરણ ચાલુ હોત, ચાલુ હોત, ક્યાંય અટકત નહીં. કે જો આ કેટલું શોર્ટકટ, મહારાજ સ્વામી આ મનુષ્ય દેહે આવ્યા અને આપણે ભેગા ભર્યા અને આપણે બધું કામ કર્યું. મોટી કૃપા કહે, આપણને સમજાય એવું નથી, પણ અતિશય મોટી કૃપા થઈ ગઈ. આ ભગવાન ક્યાં મળ્યા છે, અને આ બીજા ભગવાને મળતા નથી તો આ સર્વોપરી ભગવાન ક્યાંથી મળે? એમની કેવળ એમની દયા તો જ એ મનુષ્ય રૂપે આવ્યા. નહીં તો એમને શું જરૂર હતી? હવે અહીંયા અક્ષરધામમાં ગરમી લાગી હતી, અહીંયા ત્યાં તો બસ નિરાતે બધું યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ બધા નિરાતે અક્ષરધામ મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. એકવાર યોગીઓ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી તમે કેમ આવ્યા દાદર મંદિરમાં, તમે કેમ અવતર્યા? સ્વામી કે અવતર્યા નથી, મહારાજે મોકલ્યા છે. એમને શું જરૂર હતી? આજ્ઞા કરી એટલે.
1: આપને સ્વામી કઈ વિશેષ વાત કરવી હોય તો? અમારે
0: વિશેષ તો આટલું જ છે કે આ મારા સ્વામી મળ્યા છે ને, ગજબની વાત થઈ ગઈ. અને દ્રઢ આશરો દ્રઢ કરજો, એમાં કઈ પોલ ના જોઈએ, બીજે કંઈ ઘૂસી ના જાય. એ સ્પેશિયલ એકદમ આઉટ રાઇટ ફોકસ મહારાજ સ્વામીમાં, અને બીજા કોઈ જગ્યાએ કોઈ આસ્થા કોઈ મનમાં બેસે નહીં, એક મહારાજ સ્વામી. અને શાસ્ત્રીમાં એવી કૃપા કરી છે, એવી કૃપા કરી. અમે કરોડો દંડવટ કરી હતા ઓછા, નહીં તો યોગી આપવા પોતે કરતા. કે જો શાસ્ત્રી મહારાજ આપણને ખેંચ્યા ના હોત તો આપણે બંડ્યા કુચ કુચ આપણે જ કરતા હોત, આપણે જ. કેમ કે ઓળખાય નથી આ, એમની કૃપાથી જ આપણે એમાં જોડાયા છે. ઓળખાય તો બહુ જુદી વાત છે. ઓળખાય મધ્યના તેર પ્રમાણે એક દોષ ઊભા ના રહે. ઓલા લીંબોળી હોય મવડા જેમ ટપ ટપ ટપ પડ્યા કરે, એવી તો બધા દોષ ઉખડી જાય બધા તેર પ્રમાણે. પણ એટલે ઓળખાય નથી. મહારાજે કૃપા કરીને આપણને ખેંચી લીધા છે. આપણે કોઈ પુનઃ છે ગમે હશે, પણ આપણે શાસ્ત્રી માર્ગમાં ખેંચ્યા, યોગી યોગમાં ખેંચ્યા, પ્રમુખ સાહેબમાં ખેંચ્યા, અને એટલી જ. એટલે આપણું તો કાંઈ ચાલે એવું નથી. સ્વામીની વાત પણ છે, ચૌદારી કૃપા સ્વામી, પંદરની સોરાની પંદરની કૃપા એમને જ છે એ કરે. અને એ કાઢી જે આપણે મથીએ છીએ, મથવામાં કાંઈ આપણા સ્વભાવ પ્રમાણ મથીએ છે. સ્વભાવ બાજુ મૂકીને મથીએ તો તરકમ થઈ જાય. એ કાઢી રાખ્યું છે, પણ એ સ્વભાવ બધા બહુ આડા આવે છે. જાત જાતના સ્વભાવ છે, અનંત જાતના સ્વભાવ છે.
1: સ્વામીને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે આપણને બહુ સચોટ માર્ગદર્શન આપ્યું છે. સ્વામી આ મુજબ વર્તી શકાય એવી ખાસ આપને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપની કૃપા વગર વર્તાય એવું નથી. પણ સ્વામી ગમે એટલે એ જ આપ કૃપા કરજો કેવી રીતે વર્તી શકાય. અને જીવનની સાર્થકતા અનુભવી શકાય.
0: આ પ્રોગ્રામ ગોઠવે મને ખૂબ આનંદ થયો. પછી બીજી વાત ઓલામાં રહી ગઈ એટલે અમારે શું કરવું, તો સત્સંગ વાંચન એટલે વાંચતા વાંચવા મુશ્કેલ પડે, આંખો જતી રહી હોય એટલે તો આ ઓડિયો. હા હા, અને કાને જતા રહ્યા હોય એટલે પછી ઓડિયો મારા બાપાને દર્શન થાય બધા સંતો, અને એ રીતે આપણે ઓડિયો વિડીયો બધી બહાર પડી છે એમાં ટાઈમ કાઢો, બહુ મજા આવે છે.

જો શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા પછી એમને મોક્ષનું દ્વાર ગુણાતીતાન સ્વામી પાસે મૂકી ગયા અને પરંપરા બધા સત્પુરુષ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ, આ બધા સારનું સાર છે. બીજું કાંઈ બીજું તમે જે કરો ભલે, પણ મુદ્દો વચનાત્મક સાર, સારનું સાર સત્પુરુષ છે. અને યોગીઓ પણ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓ ભગતજી મહારાજ, એ બધા સારનું સાર કહેવાય. બીજું આ જે નિષ્ઠા થઈ તમને, મારા સ્વામી નિષ્ઠા થઈ, કાંઈ બાકી રહેતું નથી. અને આપણે ભગવાનને રાજી કરવા માટે એમને જે આપે વચન કહેલા એ પ્રમાણે રહેવું, સમસુરત ભાવ, એકતા અને મહિમા, દાસના દાસ પણ આપણે સમજવાનું. અને જે એમને રાજી કરવાના સાધન, પણ મૂળ તો આ સારનુસાર વચનામત એ જ છે. આજે આપણે આપ્યું એ શ્રીજી મહારાજ આપણે, શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. એટલે આપણે તો લીલા લહેર છે, સમજવું જોઈએ. આ સમજાય, બીજું બધું કરો, ઘણું કરો, સેવા કરો, ભક્તિ કરો, પણ સારનું સાર આ સત્પુરુષો છે. અને એ તો સ્વામીએ એમાં પ્રતીતિ આવવી જોઈએ. પ્રતીતિ ના આવે તો ગોથા ખાય, ફર્યા કરે. અને પ્રતીતિ આવી જાય તો લીલા લહેર, આજ મારે ગે થાય લીલા લહેર, એ બધું. તો એ પ્રમાણે આમ જોવા જઈએ, સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી બધું લેખે લાગે. એ ના મળે તો કાંઈ હાથમાં, બીજું ગમે એટલું બધું કરો ગમે, પણ સત્પુરુષ છે એ સારું સારું છે, એ આપણને મળ્યા છે. એટલે આપણે ભગવાનને રાજી કરવા માટે આમ તો મુદ્દો આવી ગયો છે કલ્યાણ, પણ ભગવાનને રાજી કરવા આપણે ધર્મ નિયમ પાળવા, અને જે અમને આપે એ એ પ્રમાણે રહેવું. એ બીજું સાવ સહેલું છે આપણા માટે, તો એકદમ સહેલું છે. એટલે પ્રતિથિ લાવીને અને જે અમને આપેલા વચન એ પ્રમાણે રહેવું. સહજાન સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે, તેમ ભગવાન તો જીવ સામે જોયા કરે છે. જે મુને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરો છે જે બીજા પદાર્થ સામે જુએ પણ ભગવાન સામું ન જુએ. આ હકીકત છે. સ્વામી કહ્યું કે જેમ સ્ત્રીને જોયા કરે છે, તેમ ભગવાન તો જીવ સામું જોયા કરે છે. જે કોઈ સ્ત્રી સામે જોયા કરે, એવું ભગવાન જીવ સામું જોયા કરે છે.
મને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરોધ છે જે બીજા પદાર્થમાં સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. સ્વામીમાં તો ઘણું બધું કહી દીધું કે આપણે અંતરદૃષ્ટિ કરે તો એને એને વાત છે, નહીં તો બધું લોલે લોલ થયા જ કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. સંઘનું રૂપ કહ્યું છે, ભેગા રહે પણ સંઘ ના કરે, ભેગા રહે પણ સંઘ ના કરે. સંઘ છે મનની વાત છે, મનથી બધી ક્રિયા થાય, મનથી આપણે ભગવાનમાં જોડાઈએ, સંતમાં જોડાઈએ, પણ એમ ખાલી ખાલી બધા ભેગા રહે પણ મન લાગ્યું ના હોય એટલે દેખાય ખરું કે આ બધા સંગ કરે છે પણ કંઈક સંગ કરે. એ મનની વાત છે, મનથી જોડાણ હોય તો કામ થાય. સંગનું રૂપ કર્યું છે, ભેગા રહે પણ સંગ ના કરે. તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું છે. 60 માણસ ભેગા રહેતા પણ તેના સંગ તો પુરુષ સ્ત્રી ને છોકરો એ 3 હતો. 60 માણસ ભેગા રહેતા પણ 3-3 ગ્રુપ, સ્ત્રી પુરુષ અને એમના છોકરા, એમાં જ બંધાન. અને મારા સાધુ બંધન થાય નહીં. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડખાય છે, મૂર્ખાઈ કરે છે. જે આપણે સમાગમમાં આવ્યા છીએ તે ખાસ ધ્યાનમાં રહું. અને સમાગમ તો 24 કલાક રહે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવામાં શું કહેવું. સત્સંગી હોય પણ તો એ સ્મૃતિ ના કરાવે તો કુસંગી હોય એમાં તો કહેવું શું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એ તો કોઈએ આશા જ રાખવી નહીં. કામમાંથી પરવારીને પ્રભુ ભજવા તો કોઈ આશા રાખવી જ નહીં. કામ એક કામમાંથી 4 ઊભા થાય, 4માંથી 8 ઊભા થાય એટલે કામનો છેવડો આવે જ નહીં. પણ અંતરદૃષ્ટિ મારે તો પાર પડે. ને કામમાંથી પરવાઈ પ્રભુ ભજવો એવું તો કોઈ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં. આ સત્ય હકીકત છે. તો એમાં કરવું શું એ સ્વામી કહે છે. અને આ જીવને વૃક્ષનો દ્વેષ આવે તેમાં અવરોધા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહીં. વૃક્ષને અવરોધા કેટલી લાંબી એ તમારે 200-500 વર્ષ રહે અને તમારે વાલા કેલિફોર્નિયામાં ત્યાં તો 3-3 હજાર વર્ષના ઝાડ છે એટલે આયુષ તો ઘણી લાંબી. એમાં પ્રભુ ભજાયની સ્વામી વાત કરે. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં અવરોધા તો ઘણી લાંબી પણ ત્યાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહમાં આવે તેમાં પણ ના ભજાય. પશુ પક્ષીના દેહમાં આવે તો ન ભજાય. પણ ન ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય. એક મનુષ્ય દેહમાં પ્રભુ ભજાય, બીજા કોઈ દેહમાં પ્રભુ ભજાય નથી. તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. મોટે ઠેકાણે
તાલમેલ 70 જાતના પકવાન ને બધું હોય એમાં ક્યાંથી ભજાય પ્રભુએ? એમાં ખાવામાં વૃત્તિ રહે કે ભજનમાં વૃત્તિ રહે? એ ત્યાંય ભજાય નહીં. સ્વામીએ છણાવટ કરી કહીને આ વાત કરે છે. ઝાડના દેહમાં આવે તો ના ભજાય, પશુ પક્ષીમાં દેહમાં આવે તો ભજાય, મનુષ્ય દેહમાં આવે તો ભજાય, પણ તેમાંય જે મોટે ઘરે હોય તેમાં ના ભજાય. તેમ પણ મોટે ઠેકાણે ન ભજાય, ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ખાવા ન મળે તો પણ ન ભજાય તો શું કરવું? શું ને રોગ થાય તો પણ ન ભજાય, ઇત્યાદિ વિઘ્ન છે. અને આ તો સર્વે વાતે સાનુકૂળ છે, ને તેમાં પણ પ્રભુ નહીં ભજાય તો પછી કે દાડે ભજાશે? એટલે આ તો આપણે તો બધા વાતે સાનુકૂળ છે કે નહીં? હા, તો અરે એમાંય ન ભજાય તો કયા દાડે ભજાશે? તો આ અંતરદૃષ્ટિ જબરદસ્ત કરવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મારા ગમેલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા અને હરે હરે કરતા, તે આપણને શીખવતા. અને મહારાજને અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ના ભરવું. પ્રવૃત્તિ રૂપ થઈ જાય, એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. તો પ્રવૃત્તિમાં ન ભરવું એટલે તો કરવું શું? ખાવા પીવાનું, ઝાડું કાઢવાનું કોણ કરશે? તો ક્રિયામાં તો ભરવું પડે, પણ જાણ પણ રાખવું હું શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું, એ સતત રહે તો બધું કામ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મન અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટા પ્રવૃત્તિમાં ન ભરવું. કેમ? જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભર્યા તે આહનિક ભૂલી ગયા હતા. આહનિકની મહત્તા હોવી જોઈએ તો કામ થાય. અને નિરંતર થોડે થોડે એમાં આગળ વેગ, જો બરાબર આહનિક કરીએ તો સાક્ષાત્કાર થઈ જાય. પણ આપણે આહનિક કરીએ તો આહનિકમાં ગોટાવા રહે, આહનિકમાં કેટલાય સંકલ્પો થયા કરે બીજા ત્રીજા. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે તે તેમાં ગુણ હોય તે વિચારવા. ગુણ અવગુણ બે હોય, એકલા અવગુણ ના હોય. આપણે એક અવગુણ જોયો અને પછી એ એવો જ છે, આવો છે, લાગનો જ છે, એ તો મનમાં વૃત્તિ થઈ જાય, એ ખોટું કહેવાય. જે કોઈનો અવગુણ આવે ત્યારે એના ગુણ હોય એ વિચારવા. ભગવાનનો ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હઠાવી દે, તેમ ગુણ તો ગણાય હોય તે વિચારવા. જે આપણે તો આ મહારાજ ગુણની જ વાત કરે છે, એ અવગુણનો તો આપણે ચોકડી, મોટી ચોકડી મૂકી છે. અવગુણ તો જોવા જ નહીં. જો મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો નિર્દોષ છે, સંતો હરિભક્તો નિર્દોષ છે, અને તેમના નિર્દોષપણાની વાત બીજાને કરવી, અવગુણની વાત કરવી એવું નથી કહ્યું. નિર્દોષપણાની વાત બીજાને કરવી એ સ્પષ્ટ મહારાજે કહ્યું છે.
ભગવાનનો ભક્ત, ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારો તો તે અવગુણ ટળી જાય. જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામાં 50 આવે તો તેને હટાવી દે, તેમ ગુણ તો ઘણા હોય તે વિચારો તો દોષ થોડા હોય તે ટળી જાય. ગુણ તો ઘણા હોય ભગવાનના ભક્તમાં, આપણે એક અવગુણ આવે તો બધું ફરી જાય ચક્કર, એક અવગુણ આવે કોઈનું તો એ એવો છે, લાગનો છે અને એના વિશે વૃત્તિ ઠરે નહીં એવું થઈ જાય. પણ ગુણ બધા ઘણા હોય તો એમ પાંચ માણસ ની સામે 50 માણસ આવે તે હટાવીને, એમ ગુણ બધા ઘણા હોય તો એક અવગુણને લીધે એને હટાવી ન દેવું. બીજા ગુણ ભલે એક અવગુણ આવ્યો પણ બીજા ગુણ તો છે જ, એટલે બીજા ગુણોને વિચારવું તો આ અવગુણ હટી જાય. પણ આપણે એક અવગુણ આવ્યો તેમાં જ બધું બધાને નક્કી કરીએ, ઝડપી નિર્ણય, પછી બીજા ગુણ હોય એ અટકી જાય, આપણે આગળ વધતે નથી. પણ જો કોઈના ગુણ કોઈનો અવગુણ આવ્યો હોય તે એ પડતું મૂકીને બીજા ગુણનો વિચાર કરવો. ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. સ્વામીએ કહ્યું કે દોષ ઝાઝા હોય, ગુણ અવગુણ બે છે પણ દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. એટલે સંઘનું કારણ છે, સંઘ જો એક ઈંટ પણ ન પાડી હોય પણ સંઘ સારો હોય તો એકાંતિક થઈ જાય, અને સત્સંગ નબળો હોય, સંઘ નબળો હોય, અભાવ ગુણમાં પડ્યો હોય એવાનો સંગ કરે તો તમે વૃત્તિ બગડી જાય અને ક્યાંય ને ક્યાંય રહો. એટલે બધું કેટલી બધી ક્રિયા કરે, બધું ક્રિયા કરતો હોય, રાત દિવસ જંપીને બેસે એટલી બધી ક્રિયા કરે, પણ જો સંગ નબળો હોય તો તમને ફેંકી દે સત્સંગમાંથી. સ્વામિનારાયણ ભગવાનની જય. આપને સૌને બે પ્રશ્નો પૂછવાના છે, એમાંથી પસંદગી કરવાની છે. ભલે એટલે સો વોટ, ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, કૃપા નહીં અપાર કૃપા, આપણે છાતી પર હાથ મૂકીને કહી શકો અપાર કૃપા થઈ છે. બહુ મોટી વાત છે, પણ તો એ કૃપા થઈ છે એ હવે નાનાથી, અપાર કૃપા જુદી વાત છે. પણ મહારાજ કહે છે ભલે ભગવાનને અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. અપાર કૃપા. જો લાલા પાડો અપાર કૃપા થઈ હતી, મહારાજ સાક્ષાત તને હાથ પકડીને કહ્યું લાલા તને અંત સમય સાક્ષાત આવીને લઈ જઈશ, તેડી જઈશ. એટલે અપાર કૃપા થઈ હોય, કેટલું બધું સેવા કરી, બધું કેટલું બધું ભક્તિ કરી હોય એમને અપાર કૃપા ના થાય. પણ તો ભૂત થયો, ક્યાંથી ક્યાં પટકાયો.
ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો હરિભક્તો તમારા બધાનો મહારાજ સ્વામીને તો ક્યાંય વાત છે. ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતા નથી. ભગવાન મળ્યા છતાં ધામમાં જઈ શકતા નથી. બીજા ધામમાં ના જાય તો ભગવાન મળ્યા છે, અપાર કૃપા થઈ છે, અપાર, પણ જો હરિભક્તોનો અભાવ હોય ધામમાં જઈ શકતો નથી. હવે બીજો પ્રશ્ન, ત્યાંય છે ભલે અને અહીંયા છે ભલે, સો વોટ? ભલે અમારી સેવા ન કરતો હોય, ક્યાંય વિચરણ કરતો હોય, આ હોય, અથવા તમે લોકો દેશ પરદેશમાં છો, બાપા ઇન્ડિયામાં છે, એટલે ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ અંગત સેવા તો લાભ મળે નહીં. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઓલા હરિભક્તનો અભાવ હોય, હરિભક્તનો ગુણ કહેતો હોય, હરિભક્તો જ છે, ઓલામાં હરિભક્ત આવે તો હરિભક્તો, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો હજારો ગૌ છેટો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઇનફ, બહુ થઈ ગયું, અને એટલું નહીં, બહુ થઈ ગયું નહીં, તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. સેવા નહીં, અતિશય સેવા. સમા કોનો? ભગવાન સંતને ગુણ ગાય તો ધામમાં જ છે. એટલે હવે આ બેમાં પ્રશ્ન, એક અભાવની વાત, એક ગુણ ગાવાની વાત થઈ, હવે આમાં પસંદગી શું કરશો? પક્કું પક્કું? હવે જોજો ઓલામાં પડતા નહી. આમાં ખોટ કેટલી? ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય અને અભાવને ધામમાં ના જઈ શકે, ધામમાં શું પાક્યું? બધું વ્યર્થ ગયું જીવન. તો એ આ જબ્બર ખોટ આવે છે, અને આ બધી જબ્બર કમાણી, અબજોની કમાણી. તો શું કામ અમે પડવું, ફેદવું, ચારા ચોથો માન, ઈર્ષા દેખાઈ, ઈર્ષા વધારે હોય છે, બીજું બધું કરતા ઈર્ષા અદેખાઈ હોય. જે મહારાજે કહ્યું કે જે સંતને બીજા સંતને ગુણ ગાતો હોય અને અતિશય રાજી થતો હોય, તો મહારાજે કહ્યું કે એમના ઉપર એ શિરોમણી છે. જે સંત બીજા સંતનો વખાણ થતા હોય બધા અને રાજી થાય, તો મારે કે મેં
એ શિરોમણી સંત છે, ત્રણ ભેદ છે. હવે આમાં ડૂબકી મારો, ગટરમાં શું કામ ડૂબકી મારે? આવી સ્પષ્ટ વાત છે. અને શ્રીજી મહારાજ કહે છે એના ઉપર કોઈ સત્તા નથી, સ્વયં વૃત્તિ છે. હવે એ આપણને કહે છે, હવે જો કાલે નહીં તો નહીં, શિકાગો ગવર્નર આવ્યા હતા, હવે એ આપણને અટેન્ડ કરતા અને આપણે આમ જોતા એ કેવું ખાય. તો ભગવાન શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે મુખોમુખ, અને આપણે આમ જોઈએ. કેવું કહે, જે આ સમજમાં આટલું જ છે. અભાવ ગુના પડવું જ નહીં, મોટી ચોકડી મૂકવી, ગુણ જ ગાવો. જો આપણે પ્રાર્થનામાં, સવારે પ્રાર્થનામાં શું હતું, હા, ગુણનું જ દર્શન થાય, ગુણનું જ, બીજી કોઈ વાત નહીં. જ્યાં ત્યાં અને ગુણ તો હોય છે, નથી હોતા એવું નહીં. ગુણ ના હોય તો અહીં સત્સંગમાં આવે જ નહીં. તો આપણે એ શોધી કાઢવાનું, આપણે અભાવ ગુણ શોધી કાઢીએ છીએ. મેગ્નિફાઈંગ ગ્લાસ ત્યાં મૂકીએ છીએ અભાવ ગુણમાં, આમાં મૂકો ગુણગ્રહણમાં. કેટલો આનંદ, કેટલી દિવ્યતા, અલગ આનંદ આનંદ રહે. પછી એક બીજી વાત આવી,

Do the best, leave the rest. The kachro utham muni. Hira moti manek hatma aaya se. Ane mukhi na. Ane kachro. Ola dustbin ma budu. Ema se naiye. Do kya. Jo Maharaj ji ji vaat kare se. Ek saras vaat kare se. Bau uttam. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આ જ મોટી વાત છે. ગમે એવું હોય ને, જો આ ભલે ભગવાનની અપાર કૃપા થઈ હોય, દેશકાળ લાગે ભૂત થવું પડ્યું તો મહારાજ શું કહે છે? જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. મોટી ઘાત થઈ, એકદમ ભયંકર ઘાત. દેશકાળ લાગતા નથી. અને એ જ છે, દેશકાળ લાગતા નથી. આગળ વધતો વધતો વધી જાય. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તે દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આપણે ચડ ઉતર થાય છે. ચડ ઉતર, તમોગુણ, રજોગુણ, સત્વગુણ, એ જેવો ભાવ હોય એ પ્રમાણે ભક્તિ થાય. પણ આના કોઈ દિવસ ભાવ ઓછો થતો નથી. દાસ પણ રહે. પછી મહારાજ બીજી બહુ અગત્યની વાત કરે છે. સત્સંગમાં જો કાપડ છે ને, એ મીટરથી મપાય કાપડ, અને પાણી છે લીટરથી વપરાય. કેટલા લીટર બધું તો મારે કહે સત્સંગીને કઈ રીતે માપવા? મીટર, લીટર, અને આ સત્સંગીને આપણે કેવી રીતે માપવા? દાસપણું, દાસ સત્સંગમાં દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા. કેટલું દાસપણું છે, આટલું આટલું આટલું, અને એમાંથી નક્કી કરતા મહારાજ કે સત્સંગી કેવો પાકો છે. આના પણ દાસપણાને ભાવથી, બીજું કોઈ માપ નહીં. તમે સેવા કરો, આ કરો, આ કરો, બધું બધું બરાબર છે, ખોટું નથી. પણ એનાથી માપતા નથી મહારાજ. તમે દાસપણું કેટલું છે એનાથી માપે છે. સત્સંગ દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. ડાયરેક્ટલી પ્રપોર્શનલ, જેટલી પ્રીતિ, અરે જેટલો દાસ ભાવ એટલી મહારાજ એના માટે પ્રીતિ રાખતા. સત્સંગમાં દાસપણું જોઈને શેરી જનોનો સત્સંગ નક્કી કરતા. પહેલાં તો કેટલો દાસભાવ છે એના ઉપરથી નક્કી કરતા. ઓલા મીટર, લીટર, એમ દાસભાવ. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરી પ્રીતિ રાખતા. જેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, અને હવે દાસપણું અમતું નથી, એનું ફળ મળે છે. જેનો દાસ ભાવ, તેનો તેનો ભક્તિભાવ જોઈ, આ દાસપણા એ ભક્તિ છે, દાસપણું એ ભક્તિ છે, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરની પણ રાખતા. મહારાજ એના ઉપર દ્રષ્ટિ જ રહે. દાસ ભાવ હોય ને એના પર દ્રષ્ટિ સતત રહે. એના દોષો ટાળવા માટે, એની બીજી બીજી ખામીઓ હોય ટાળવા માટે મહારાજ પોતે એને કહેવું ના પડે, પ્રાર્થના કરી ના પડે. દાસ ભાવ હોય તો મહારાજ સહેજ જ એનામાં પ્રીતિ રાખીને અને એના દોષો ટાળવા માટે યત્ન કરતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય,
દોષો ટળે તેની ચાળ અંતરંગપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. દાસનો એમાં જેટલા ઉત્તમ ગુણો વધે એ ભગવાન ચાળ રાખતા, એટલે ધ્યાન રાખતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, ને કપટ એ વિષ છે. જેનામાં શ્રીજી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. હવે કપટ જરાય હોય ને, માણસ મોડું બગાડે ત્યાગ કરી દે. ત્યાગ કરે ભગવાન, ત્યાગ કરે એટલે કેવું બધું કહેવાય. અને કપટ વિષ છે, જેનામાં શ્રીજી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ ઓપોઝિટ, ઓલાને ત્યાગ કરે અને એમાં ભેટે. સદાનંદ મહારાજનું.

अवीयक्षरधामतीयवनिमा ऐश्वर्यमुक्तोलयी शोभे अक्षरसाथ सुंदर छवि लावण्यतेजोमयी कर्ता दिव्य सदा रहे प्रगटजे साकार सर्वोपरि सहजानंद कृपालुने नित्य नमो सर्वावतारि हरि। श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणादितानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। स्वामीनारायण भगवान ना अत्यंत लाडीला कृपापात्र सखा एवा संत ब्रह्मानंद स्वामी ना जीवन उपर आपणे जोई रह्या छीए। एक वार श्रीजी महाराजे संतो ने पूछू तमारी विशेषता शू। संतो जाने से कि महाराज पोताना मुखे पोताना वखाण न थाय एमां राजी छे। अने बीजी रीते महाराज नो प्रताप ऐश्वर्य एनु भगवान पण बधाए नजरे निहाळ्यो छे, अनुभव कर्यो छे। दीवो दिन कर आगळे रे, करवा जाए कोई शोभा शी लखाए कागळे रे, उल्टी हाँसी होय। सूर्यनी आगळ कोई दीवो धरे के करे तो शू विषाबमां। आवी महाराजनी मोटप जाणता होवा छतां पण महाराज आजे संतोनी खरेखर अंतर्गत आंतरिक जे मोटाई आंतरवैभव छे ये खुल्लो करवा मागता हता। एटले महाराजे सभामां संतोने पूछ्युं के तमारी विशेषता कहो। दरेक संतोए पोतपोतानी विशेषता कही। महाराजे एने मान्य करी। योगी प्रवर गोपाळानंद स्वामीए तो त्यां सुधी कह्युं महाराज अनंत कोटी ब्रह्मांडमां आपनुं धार्युं थाय छे, पण जो हूँ धारूँ तो आपनी कृपाथी मारूँ धार्युं पण थाय। शब्द वच्चे मूक्यो आपनी कृपा, एटलुं ज। जो हूँ धारूँ तो अनंत कोटी ब्रह्मांडमां मारूँ धार्युं पण थाय, आपनी कृपाथी एवी मोटप छे। आ बधी मोटप हती पण आपणे ગઈકાલે એક પ્રસંગમાં જોયું આ સંતોની મોટપ વિશેષતા એ હતી કે ભગવાન જેવા ગુણ ઐશ્વર્ય સત્તા સામર્થ્ય હોવા છતાં પણ એ દાસ થઈને વર્ત્યા છે, સેવક થઈને વર્ત્યા છે। દાદા ખાચરના ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાનો ભાવ થયો, કારણ કે પાતાળિયા પાણી ઉપર કૂવામાં આપોઆપ આવ્યા। પણ બ્રહ્માનંદ સ્વામીએ એમને કહ્યું કે ભાઈ હું તો દાસ છું અને ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં વિરાજમાન છે। તો આવી રીતે આવા સમર્થ હોવા છતાં પણ હંમેશા સેવક થઈને વર્ત્યા છે એ એમની મોટપ છે। મહારાજની સાથે વિચરણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુર પાટણમાં જાય છે। સિદ્ધપુર પાટણની અંદર એક ચંદીલાલ શર્મા કરીને બહુ જ વિદ્વાન હતા એ વખતના, અને તેઓ શી પણ પિંગળ શાસ્ત્ર અભ્યાસી હતા। ઉત્તર ગુજરાતની અંદર એ વખતે એવો કોઈ વિદ્વાન નહીં હોય। ચંદીલાલ શર્માની વિદવત્તા સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર, વિશેષ કરીને સિદ્ધપુરની અંદર બ્રહ્મપુરી સમાજની અંદર ખૂબ એની પ્રતિષ્ઠા થયેલી છે। એ ત્યાં પૂજાય છે, એનું માન સન્માન થાય છે। બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ જાય છે, એનું માન મોડવા માટે નહીં, પરંતુ સહેજે સહેજે જ ચંદીલાલને જ એવો વિચાર આવ્યો કે મારી સાથે કોઈ પિંગળ શાસ્ત્રીની અંદર શાસ્ત્રાર્થ કરે અથવા તો કોઈ એવું કવિત મને સંભળાવે। બ્રહ્માનંદ સ્વામીને ભગવાનની કૃપાથી આવું બધું સહજ હતું,
અને આ પ્રમાણે ત્યાં આગળ જાય છે, સભા ગોઠવાય છે. બ્રહ્માનંદ સ્વામીએ સભામાં પધારી અને ચંદીલાલની આજ્ઞા પ્રમાણે પહેલું કવિત બ્રહ્માનંદ સ્વામીને રજૂ કરવાનું છે. યમકાલંકારની અંદર એમણે એક છંદ બોલી અને સભાને સ્તબ્ધ કરી દીધી. ચંદીલાલને કહ્યું કે આનો અર્થ કરો. ચંદીલાલ શર્મા ખૂબ વિદ્વાન હતા અને પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરીને આવેલા. આગળ મેં કહ્યું હતું ને, હું સંસ્કૃત ભણ્યો છું, પણ કેવું, મને લાગે એવું ભણ્યા હશે. કોઈ ભણેલું નહીં હોય એટલે એ ભણેલા ગણાતા હશે. ચંદીલાલ શર્માઈ ગયા. એમણે કહ્યું કે મને અર્થ નહીં ફાવે, અને બ્રહ્માનંદ સ્વામી અર્થ કરી બતાવ્યા. સભાની અંદર એમની જીત થઈ. આપણે એક પ્રચલિત છંદ જાણીએ છીએ, જુજલ માહી લકીર પરીસો પરીસો પરીસો પરી હે, જુ મિશ્રી પયે માય ભરીસો ભરી ભલી કે ભલી કે ભલી કે ભરી હે, દેવલ શીશ ચઢાઈ ધજા કો હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યોહી દેહ કે આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. આ યમકાલંકાર એમને સંભળાયો અને ચંદીલાલ શર્માએ આ પ્રમાણે પોતાની વિદવત્તા બ્રહ્માનંદ સ્વામી આગળ એમ કહ્યું કે હું તો કંઈ જ નથી. બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરી અને આવા વિદ્વાન શ્રીજીના આશ્રિત બને છે. મહારાજ પોતે રાજી થાય છે. બ્રહ્માનંદ સ્વામી આવો દિગ્વિજય કરીને આવ્યા તો અંતરમાં એવું નથી કે ભાઈ જોયું મારી વિદ્યા કેવી અને મેં એમને માહાત કર્યો, પરંતુ સામેથી જ આવું આહવાન આવ્યું હતું. એટલા માટે જ આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી એમને ભગવાનના આશ્રિત થવાનું નિમિત્ત બન્યા. એમનો એમને આનંદ હતો, પરંતુ આવો મોટો દિગ્વિજય કર્યો, એક મોટા વિદ્વાનને સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા, તો એનું બ્રહ્માનંદ સ્વામીને મનમાં માન નહોતું. આવો પ્રસંગ બને છે સુરતની અંદર. સુરતની અંદર એક બહુ જ પ્રકાંડ વિદ્વાન હતા જેનું નામ મુનિબાવા. ગિરનારની તળેટીની અંદર 25 વર્ષ એમણે મૌન વ્રત પાળેલું છે. એટલા માટે એ મૌની જ રહેતા હતા, હંમેશા મૌન જ રહેતા હતા, એટલે લોકોએ એનું નામ મુનિબાવા પાડ્યું, મૌની બાવા, મૌન રહેવાવાળા, બોલવાનું નહીં. અને આપણે જ્યારે મૌન રહીએ છીએ ને ત્યારે આપણી ઇન્દ્રિયોની શક્તિ વધારે સતેજ બને છે. કોઈ પણ એક ઇન્દ્રિયને જો એના વિષયમાં ન જવા દેવામાં આવે તો બીજી ઇન્દ્રિય એના કરતાં વધારે પાવરધી બને. આપણે સૌ જાણ્યું છે કે જે માણસને આંખો ન હોય ને એ આંગળાથી વધારે કામ કરી શકે. હેલેન કેરેનો પ્રસંગ તો વિશ્વવિખ્યાત છે, પરંતુ બીજા પણ બધા સુરદાસ જે હાર્મોનિયમ વગાડતા હોય કે એવી બીજી ક્રિયાઓ કરતા હોય છે, આંખ દ્વારા ઘણી બધી શક્તિ આપણી સ્રવી જતી હોય છે. તો એવી રીતે મૌન વાણી દ્વારા પણ ઘણી બધી શક્તિ જતી રહે. એટલે જેને સત્ય પ્રિય હિતકર યોગ્ય ઘટે એવું, વાણી પાણીની જેમ ન વાપરવી, આ બધા શબ્દો જે વાણી માટે વપરાયા છે. તો મુનિબાવા 25 વર્ષ સુધી મૌન વ્રત પાળેલું છે એટલે મૌની બાવામાંથી મુનિબાવા બન્યું. અને સુરતની અંદર એમણે આશ્રમ સ્થાપેલો છે. 100 વર્ષની ઉંમર થઈ જાય, પરંતુ ઔષધનો એટલો બધો, તેઓ ઔષધિના એટલા બધા જાણકાર હતા અને શરીર ઉપર એવો એમના પ્રયોગો કરતા હતા કે જે યૌવન યુવાની હોય એવા જ દેખાતા હતા. એમનું શરીર 100 વર્ષના હોવા છતાં પણ યુવાન જેવું તાજગી ભર્યું દેખાતું હતું. વેદાંતના પ્રખર પંડિત હતા અને યોગાનુયોગ સુરતના જે હૃદયશર કોટવાલની એક ડિગ્રી છે, ગવર્મેન્ટે અંગ્રેજ સરકારે

આમ તો બધું ભણીને જ આવેલા છે, પણ ભગવાન ભણવા માટે મોકલે કે કંઈ પણ આવું કારણ હોય ત્યારે એક કાંકરે બે પક્ષી કંઈક વિશિષ્ટ કાર્ય થવાનું હોય. સૌથી અઘરું કામ એ હતું કે મુનિ બાવાને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ હતો. ભગવાન કરતાં એવો પોતે નિરાકારી વેદાંતી પ્રખર વિદ્વાન હતો અને તેઓ એવું માનતા હતા દ્રઢપણે કે કળિયુગની અંદર ભગવાન હોય જ નહીં, ભગવાન થઈ ગયા એને વિશે પણ એમને શંકા હતી. તો અત્યારે કંઈક નિરાકારને માનતા, સાકારને નહોતા માનતા. ભગવાન હોય પણ આકાશની અંદર નીચે ન હોય, અવતરે નહીં, ઉપર રહે, આવી રીતે માનવાવાળા હતા. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પૃથ્વી ઉપર ભગવાન વિચરે છે એ વાત એમના કાને આવેલી, પરંતુ એ નકારી કાઢતા, એમને વિશે એમનું મન માનતું નહોતું. અને ખરેખર આવા પ્રકાંડ વિદ્વાન હોય જ્યાં સુધી એમને કોઈ એવો અનુભવ ન થાય, અને બીજી બાજુ આવી રીતે આટલું બધું માન સન્માન મળતું હોય એટલે પણ એનું પોષણ થતું રહે. એવું પણ કહેવાય છે કે એ વખતે સુરતની અંદર અંગ્રેજોએ કોઠી નાખેલી, કેટલાક અંગ્રેજ અમલદારો તૂટ્યું ફૂટ્યું હિન્દી સમજતા હતા અને મુનિ બાવાની સભામાં આવીને બેસતા. એક અંગ્રેજ ધોળિયાઓ એમની સભામાં આવીને બેસે ને એટલે એને પાછો કાંટો ઓર ચડે, એનું માન વધે. તો આવા જે મુનિ બાવા છે, સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને એમની પાસે વિદ્યા ભણવા માટે મોકલ્યા. મુનિ બાવાને ત્યાં કોઈ બાવો જાય ને તો એની ચપટીમાં એક સહજમાં પરીક્ષા થઈ જતી, અને એમાંય જો સ્વામિનારાયણના સાધુ આવા નિયમથી ત્યાં રહેવું એ બહુ જ અઘરું હતું, કપરું કામ હતું. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ સુરત જાય છે, બે ત્રણ દિવસ સુરતની અંદર આ પ્રમાણે રહી અને સહેજ એણે બહારથી અભ્યાસ કર્યો કે મુનિ બાવાનો આશ્રમ ક્યાં છે, આશ્રમ કેવો છે, આશ્રમમાં કોણ આવે જાય છે, આશ્રમની સવારથી સાંજ સુધીની દિનચર્યા શું છે, બધું જ એમણે જાણી લીધું. અને જાણ્યા પછી આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી સાદા વેશની અંદર, એટલે કે સાધુના જ વેશમાં પણ સાદાઈથી સભાની અંદર જેમ બધા શ્રોતાજનો બેસે એવી રીતે એક દિવસ જઈને બેઠા. મુનિ બાવાએ જે વાત કરી એ સાંભળી બીજે દિવસ ત્રીજે ત્રણેક દિવસ સુધી એવી રીતે સભામાં બેઠા. વક્તા તરીકે મુનિ બાવા જ્યારે વાત કરતા હોય ત્યારે સભામાં બેઠેલા સૌની તરફ એમની જે આંખો ફરતી, આઈ કોન્ટેક, સભામાં બેઠેલા શ્રોતાઓ તરફ વક્તાની આંખ ફરવી જોઈએ, ફરતી હતી એ પ્રમાણે એમણે બ્રહ્માનંદ સ્વામીને પણ જોયા. પહેલે દિવસ, બીજે દિવસ, ત્રીજે દિવસ જોયા એટલે એમ થયું કે ઓર્ડિનરી શ્રોતા તરીકે સભામાં કોઈ આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે સભા પૂરી થઈ, સૌ નજીક આવી દર્શન કરતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નજીક પણ આવ્યા, ચાર ચક્ષુ ભેગા થયા. અને પછી આ પ્રમાણે પાંચમે દિવસે આવીને એમણે કહ્યું કે મારે આપણી પાસેથી થોડી વિદ્યા શીખવી છે. એટલે જે રીતે ત્રણ ચાર દિવસનો સહવાસ થયો તો એમાંથી એમણે કહ્યું કે જરૂર હું તમને શીખવાડીશ. બ્રહ્માનંદ સ્વામી કહ્યું હું સ્વયં પાકી છું, મારા હાથે જ રસોઈ બનાવીને એક ટાઈમ જમું છું, એટલે મારે રહેવાની એ બધી વ્યવસ્થા હું મારી હાથે કરી લઈશ, પણ આપ જે સમયે કહો, જો વિશેષ કરીને સાંજના સમયે કહેશો તો મને વધારે અનુકૂળ આવશે, કારણ કે દિવસ દરમિયાન મારે ભિક્ષા માગી રસોઈ બનાવી જમવાનું વગેરે હોય તો આપની જો અનુકૂળતા હોય. બ્રહ્માનંદ સ્વામીની વાણી, વિનય, વિવેક એવો હતો કે મુનિ બાવાને કશું બોલવાનું રહેતું જ નથી. એમના શરીરનો સૌષ્ઠવ બાંધો પણ એવો હતો, બધી જ રીતે મુનિ બાવાને પ્રથમ દ્રષ્ટિએ જ એમણે કોઈ પણ પ્રકારની આનાકાની વગર એમને વિદ્યા ભણાવવાની હા પાડી. અને પછી બ્રહ્માનંદ સ્વામી એમની પાસે વિદ્યા ભણતા જાય છે. જે કંઈ ભણાવે એ પહેલા પાઠે પહેલી જ વારે બધું જ કંઠસ્થ થઈ જાય. બીજી પણ કેટલીક રીતે બ્રહ્માનંદ સ્વામી વિશેષ નિપુણતા, જે આપણે બધી વાત જાણી, ધીરે ધીરે બધી એની કળાઓ આશ્રમની અંદર આ પ્રમાણે પીરસતા જાય છે. અને એક સમય એવો આવીને ઉભો રહ્યો કે મુનિ બાવાના અંતરની અંદર થયું કે મારી 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મારે ત્યાં કોઈ શિષ્ય નથી, તો મારી ગાદીના વારસદાર, મારા ઉત્તરાધિકારી તરીકે જો કોઈ યોગ્ય હોય તો આ બ્રહ્માનંદ છે. હજી સુધી એમણે સ્વામિનારાયણ ભગવાનની, પ્રગટ ભગવાનની વાત કરી નથી, પણ એવું હેતપ્રીત કરી, એવી એમની સાથે આત્મીયતા કેળવી લીધી કે એના અંતરમાંથી સામેથી એવો વિચાર ઉત્પન્ન થયો

ના ઉત્તરાધિકારી તરીકે આશિષ્ય યોગ્ય છે. અને ધીરે ધીરે એમના આશ્રમનો કારભાર બ્રહ્માનંદ સ્વામીને સોંપતા ગયા. હવે તો એમના ઉપર એવું અસાધારણ હેત થઈ ગયું છે કે એમને કહ્યું કે તમે બારે ભિક્ષા માગીને જમો એ યોગ્ય નથી, અહીંયા જ રહો. અને પછી એમના આશ્રમમાં જ રહેવાનું થાય છે, ત્યાં જ જમવાનું થાય છે. અને એમ કરતાં કરતાં ભગવાનની સાકાર નિરાકારની વાતોમાં વળગે છે. અને બ્રહ્માનંદ સ્વામી એને નિરાકારમાંથી સાકારવાદ ઉપર લાવી દે છે. સાકારની એને સાબિતી થાય છે અને એ કન્વિન્સ થઈ જાય છે કે ના, ભગવાન સાકાર હોય, ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. એટલે સુધી જ્યારે એ તૈયાર થયા પછી ધીરે ધીરે ધીરે વાત કરતાં કરતાં ભગવાન સાકાર હોય એટલું જ નહીં પણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય, અને અત્યારે પ્રગટ છે ત્યાં સુધી લાવ્યા. અને ત્યાંથી લાવ્યા કે અત્યારે સ્વામિનારાયણ સ્વરૂપે સૌરાષ્ટ્રની અંદર ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. મુનિ બાબા બ્રહ્માનંદ સ્વામીના સ્વરૂપની અંદર એવા ખેંચાઈ ગયા છે કે હવે એનાથી બીજું બોલાય એવું રહ્યું જ નથી. સમય એવો આવે છે કે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે પણ તૈયાર થાય છે. બ્રહ્માનંદ સ્વામી એમને સમજાવી અને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર લાવે છે. ભગવાન છે ને મસ્ત જાતિ, ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે. સર્વતંત્ર સ્વતંત્ર કહેવાય, એ કોઈના બંધનમાં આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી આવું સમજાવીને પ્રખર વેદાંતી મુનિ બાબાને ગઢડા દર્શન કરવા માટે લાવે છે. દાદાના દરબારમાં લીમતરું નીચે મહારાજ વિરાજમાન છે. અને મુનિ બાબા આવ્યા, અગાઉથી મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી બધાને કહી રાખેલું એ પ્રમાણે અન્ય સંતો પણ આવા પ્રખર વેદાંતી મુનિ બાબાને બ્રહ્માનંદ સ્વામી મહારાજના શિષ્ય બનાવી દે છે એ સાંભળીને ખૂબ રાજી છે. ને એ જ્યારે ગઢડા આવે છે ત્યારે એના માન સન્માનની પણ બધી તૈયારી કરે છે. કદાચ મહારાજે પણ કરાવી હશે પણ અત્યારે આ ઘડીએ મહારાજે એક ચરિત્ર કર્યું અને એ ચરિત્ર મુનિ બાબા કરતાંય બ્રહ્માનંદ સ્વામી માટે વધારે કઠણ છે, આપણે બધાએ પણ સમજવા જેવું છે. મુનિ બાબા મહારાજના દર્શન કરવા માટે આવે છે અને બ્રહ્માનંદ સ્વામી એમને ઓળખાણ આપે છે, મહારાજ આ મુનિ બાબા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજ બીજા કોઈ સામાન્ય કરીમ ભગત જેવા ઓર્ડિનરી માણસની સાથે વાત કરતા હતા, મહારાજે વાત ચાલુ રાખી. બ્રહ્માનંદ સ્વામી બીજી વાર કહ્યું કે આ સુરતના મુનિ બાબા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજે એની સામે ના જોયું, એને કોઈ આવકાર ન આપ્યો, આદર ન આપ્યો, કોઈ પણ પ્રકારના ભાવ પ્રતિભાવ એમની સામે બતાવ્યો, જોયું જ નહીં, એમની સામે જ ના જોયું. બ્રહ્માનંદ સ્વામી હવે તો સમજી જાય છે કે ભગવાનને કંઈ બે ત્રણ વાર કહેવાની જરૂર નથી, એટલું કંઈ વધારે માણસ પણ ત્યાં હતું નહીં. મુનિ બાબા સમજી જાય છે અને એને હાડોહાડ અપમાન લાગે છે. એટલે આ ભગવાન આની જે વાત કરતા હે, જેના જીવનની અંદર સામાન્ય વિવેક પણ નથી, કોઈ માણસ એમની સામે આવીને ઊભો રહે ને તો બીજા માણસની સાથે વાતચીત કરતો હોય ને તો એ બીજા વ્યક્તિને કેવી રીતે રોકી રાખવો, બીજી રાખવો ને, એ પણ એક કળા છે. પણ આમણે તો મારી સામે જોયું નહીં, બોલાવ્યા નહીં, કશું કોઈ ધ્યાન ત્યાં આપતા નહીં, ત્યાં આમાં કોઈ ભગવાન જેવું કશું લાગતું નથી. મહારાજે પણ પોતાનું વ્યક્તિત્વ એવું બતાવ્યું હશે કે એમને સાવ સામાન્ય વ્યક્તિ જેવા લાગ્યા. એક સાધારણ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પહેલી નજરે મુનિ બાબાને જે ભાવ પ્રતિભાવ પડ્યો હતો એવો મહારાજ પ્રત્યે પણ ન થયો અને મહારાજને એની પડી પણ નહોતી. એટલે મહારાજે કોઈ આદર આવકાર કશું આપ્યું જ નહીં. સભા તો પૂરી થઈ ગઈ હતી, મુનિ બાબાને બ્રહ્માનંદ સ્વામી મળ્યા. મુનિ બાબા કે ચાલો સ્વામીજી ગાડા તૈયાર કરો, મારે અત્યારે ને અત્યારે જવું છે, અહીંયા મારે રોકાવું નથી. બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે એકાંતમાં હજી મળ્યા નથી, મળી શકાય એવો ટાઈમે રહ્યો નથી, પણ મનની અંદર મૂંઝાય છે, વિચારે છે કે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું. આપણે થોડોક વચ્ચે સમજી લઈએ આપણા માટે કે આપણે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને સત્સંગ કરાવ્યો હોય અને પછી એમને બાપાની પાસે આપણે લઈ જઈએ, સ્વામીશ્રી કોણ છે, એમનું કાર્ય શું છે, બધી જબરજસ્ત વાત કરી હોય અને વાતથી વ્યક્તિ પ્રભાવિત થયો હોય અને સ્વામીશ્રી પાસે લઈ જઈએ, સ્વામીશ્રી એને બોલાવે નહીં, માથે હાથ મૂકે નહીં, પ્રસાદ આપે નહીં, કોઈ ભાવ પ્રતિભાવ કશું જણાવે જ નહીં, એટલું જ નહીં પણ બીજાની સાથે રસથી વાત કરતા હોય
બે ત્રણ વાર આપણે ઓળખાણ આપીએ ને એની સામે ન જુએ ને ત્યારે સાથેની વ્યક્તિનો તો જે થવું હોય થાય, પણ આપણને મનમાં થઈ જાય કે ભારે કરીને આપણને આપણી પ્રેસ્ટીજની આપણો સવાલ આવીને ઊભો રહે કે મેં આટલી બધી વાત કરીને બાપાએ તો બહુ મનુષ્ય ચરિત્ર કર્યું. જો આપણું ચાલે ને તો પણ આપણું શું ચાલે? આપણને મનુષ્ય ભાવ આવે, સત્પુરુષને વિશે મનુષ્યપણાની બુદ્ધિ આવે, અભાવ પણ આવે. બ્રહ્માનંદ સ્વામીને આવો પ્રસંગ બને છે અને મુનિ બાબા કહે છે કે મારે રોકાવું જ નથી, મારે અત્યારે અત્યારે જવું છે. બ્રહ્માનંદ સ્વામી થોડા શાંત પાડે છે કે અત્યારે સાંજનો સમય છે, કાલે સવારે જરૂર આપણે જઈશું. જીવા ખાચરના દરબારમાં ઉતારો છે, એમાં પણ જીવા બાપુએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યા પ્રમાણે એની બધી વ્યવસ્થા આતે કરી છે. પરંતુ એકવાર જ્યારે મન ખાટું થઈ જાય અને મનની અંદર જ્યારે આવી શંકા કુશંકા મનની અંદર તિરાડ પડે ને, પછી બહારની કોઈ આગતા સ્વાગતા અપમાન જે માણસનું થયું હોય ને એને સન્માન અડે નહીં. એટલે મુનિ બાબાને જે કંઈ જીવા ખાચર સન્માન કરે છે કે આવકાર આદર આપે છે, પણ એ આવકાર આદરને એ ગણતા જ નથી, કારણ કે એમના તરફથી એમને અપેક્ષા જ નહોતી. એમને અપેક્ષા હતી સ્વામિનારાયણના દર્શન કરવાની, સ્વામિનારાયણ એમને બોલાવે, એમની ઓળખાણ થાય, અથવા તો હું કોણ છું એ પણ જાણે. પરંતુ એવું તો કશું બન્યું જ નહીં. ગમે તેમ કરીને સવાર પડી, મુનિ બાબાને સવાર પણ લાંબી પડી, કારણ કે કંટાળો આવ્યો છે. અને સવાર થતાં બ્રહ્માનંદ સ્વામી બહુ જ વિનંતી કરી, એકવાર ફરીથી આપણે સ્વામિનારાયણ ભગવાનને મળતા જાય કે સ્વામિનારાયણ ભગવાન મારે મળવું ને, તમારે મળવું હોય તો મળો, અને તમારે અહીં રોકાવવું હોય તો રોકાવ, હું જાઉં છું. બ્રહ્માનંદ સ્વામી બહુ વિનંતી કરી અને દાદાના દરબારમાં લઈ ગયા. દાદાના દરબારમાં તો નિત્ય સભા થતી હતી,

સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા, સવાર સાંજ બપોર ત્રણેય ટાઈમ ભગવાનના ચરિત્રોની કથા થાય. દાદાના દરબારમાં સવારની કથાની તૈયારી થઈ રહી છે અને કથાની તૈયારીથી તો ગાદી તકિયા પાટ બધે બિછાવી રહ્યા છે. એમાં ભગુજી એક બહુ જ મોટો તકિયો, મહારાજ ગાદી ઉપર બેસતા અને પાછળ સારી રીતે ઓઠિંગણ દઈ શકાય, સારી રીતે ટેકો દઈ શકાય એવો મોટો તકિયો, એવું કહે એક મણ ભારનો આવો મોટો તકિયો આમ ઉચકી અને ખભે ઉચકીને આવતા હતા. અને આ બાજુ મુનિ બાવા અને બ્રહ્માનંદ સ્વામીનો સભામાં પ્રવેશ થયો. મહારાજે ભગુજીના કાંધ ઉપર મોટો મણ ભારનો જે તકિયો છે એ લઈ અને પોતાની જમણી આંગળી ઉપર, જેમ શ્રીકૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું ને, એવી રીતે જમણી આંગળી ઉપર આમ તકિયો લઈ આમ ફેરવી અને આમ ફેંક્યો ને, તો જે જગ્યાએ ગાદી ઉપર તકિયો મૂકવાનો હોય, ગોઠવવાનો હોય ને, એવી રીતે ત્યાં ગોઠવાઈ ગયો. અને મુનિ બાવાએ આ ચરિત્ર જોયું, ભગવાને એના ઉપર કંઈક દ્રષ્ટિ કરવી હશે કરી, તો આખું એક જ આટલા નાના ચરિત્રની અંદર એનું પરિવર્તન થઈ ગયું. અને એમને મનમાં થાય છે કે નહીં, સ્વામિનારાયણ ભગવાન ખરા, બાકી આવું થઈ શકે નહીં. એક તકિયો આમ ફેરવીને મૂકી દીધો, એમાં એને પાછો ભગવાન પાડાનો ભાવ થયો. અને પછી તો બ્રહ્માનંદ સ્વામી એટલે આ મુનિ બાવા પણ ત્યાં રોકાય છે. મહારાજ પણ ગઈકાલે જે ચરિત્ર કર્યું એ વાત આખી જુદી હતી, આજે જે ચરિત્ર કર્યું ને એ જુદી વાત છે. ગઈકાલે જે ચરિત્ર કર્યું એમાં પ્રસંગ એવો દેખાય કે મહારાજે મુનિ બાવા પ્રત્યે અણગમો બતાવ્યો, પણ વાસ્તવિકમાં આ પરીક્ષા મુનિ બાવાની નથી, આ પરીક્ષા બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામી એમને સત્સંગ કરાવીને લાવ્યા છે ને, બ્રહ્માનંદ સ્વામીને પણ મુનિ બાવા પ્રત્યેનો જે આમ થોડોક માન હતું કે આવા મોટાને મેં સત્સંગી કર્યા અને આવા મોટા જે પાડ્યા મહંતને ગોળવી જો, એ બધાને જે આમ મેં ભલા કરી દીધા, તો એ જે સૂક્ષ્મ ભાવ હોય એ ભાવની નાબૂદી માટે મહારાજે આખું ગઈકાલે ચરિત્ર કર્યું. ચરિત્ર એવું જ દેખાય કે મહારાજે મુનિ બાવાને રિસ્પોન્સ ન આપ્યો, બોલાવ્યા નહીં, એની સામે ન જોયું, પણ મુનિ બાવાને તો જેટલું લાગવું હોય એટલું લાગ્યું હશે, એના કરતાં વધારે કોને લાગે, સત્સંગ કરાવવાવાળાને. જેણે જેને સત્સંગ કરાવ્યો હોય અને એ વ્યક્તિનું જ્યારે આવું થાય ને ત્યારે એને વધારે લાગી આવે. પણ આનંદની વાત એ હતી કે બ્રહ્માનંદ સ્વામીના મનની અંદર રંજ માત્ર પણ શંકા કે સંશય થયો નથી. એને ખબર છે કે ભગવાન તો અલમસ્ત જાતિ કહેવાય, એ તો ઈચ્છા આવે એમ કરે, ગમે તેવા ચરિત્ર કરી શકે કરે, એમાં એને ભગવાનપણાનો લેશ માત્ર ભાવ ફેર થયો નહોતો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની આ પરીક્ષાથી અત્યંત રાજી થાય છે. એકવાર એવું બને છે કે ભાવનગર રાજ્યની અંદર એક રૂપાભાઈ કરીને રજપૂત હતા અને મૂળ તો એ ધાંગધ્રાના કીડી ગામના, પરંતુ ભાવનગર રાજ્યની અંદર નોકરી કરતા હતા અને નોકરીની અંદર એમને અમુક પ્રકારનો જે પગાર મળતો હોય એનાથી પોતાનું ગુજરાન ચાલતું હતું. એકવાર એવું બને છે કે વજેસિંહ બાપુને ત્યાં ડાયરો જામેલો છે અને ડાયરાની અંદર બધાને દારૂની પ્યાલી વેચાતી હોય એ પ્રમાણે વેચાતી વેચાતી રૂપાભાઈ પાસે પણ આવી. રૂપાભાઈએ દારૂ પીવાની ના પાડી, એટલે જે ખવાસ દારૂ પીરસવાવાળા હોય ને, બધું લો કાસ્ટના નીચે વાળાના, એને જઈને બાપુને ફરિયાદ કરી કે તમારું અપમાન કરે છે, ના પાડે છે. રૂપાભાઈને વજેસિંહ બાપુનું અપમાન કરવાની કોઈ વાત જ નહોતી, પોતાના નિયમ ધર્મ પાળવા માટેની જ વાત હતી. અને એને વિનયપૂર્વક પેલા ખવાસને કહેલું કે હું દારૂ નહીં પી શકું, મારો નિયમ છે. પરંતુ આ ખવાસે જરા મીઠું મરચું ભભરાવીને વાત કરી એટલે વજેસિંહ બાપુને અપમાન લાગ્યું અને વજેસિંહ બાપુએ આ પ્રમાણે પેલા રૂપાભાઈને પોતાના રાજ્યમાંથી નાબૂદ કરી દીધા. એનું જે વર્ષાસન હતું, એનો જે પગાર હતો, એ પણ બંધ કરી દેવામાં આવ્યો. એટલે રૂપાભાઈને થોડું ઓછું આવ્યું, કારણ કે બિચારો ગરીબ માણસ, આજીવિકાનું સાધન એનું બંધ થયું, એટલે મૂંઝાયા. ભાવનગરથી તેઓ પોતાના વતન ધાંગધ્રા જતા હતા, રસ્તામાં ગઢડા ગામ આવ્યું. મહારાજ ત્યાં વિરાજમાન છે. મહારાજ અંતર્યામીપણે રૂપાભાઈનો આખો પ્રસંગ જાણી જાય છે. એ સમયે મહારાજે સભામાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, કોઈ હરિભક્તને દેશકાળ આવ્યા હોય, મુશ્કેલી થઈ હોય, મૂંઝવણ થઈ હોય,
એ સમયે એને હિંમત આવે, એને કંઈક બળ રહે, એ ટકી રહે, એવું એક પદ સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી એ વખતે એક શીઘ્ર રચના, મહારાજની આજ્ઞાથી તરત જ એક કીર્તન બનાવ્યું. ચાર પદનું આ ચોસર છે. અને એ કીર્તન જેવું સાંભળ્યું, રૂપાઈભાઈના અંતરની અંદર એકદમ શાંતિ થઈ ગઈ, એમને હિંમત આવી ગઈ અને પાછા પૂર્વવત બની ગયા. ભગવાનની ઈચ્છાથી ભલે નોકરી છૂટી ગઈ, પરંતુ મારો નિયમ પળાયો છે ને એનો એમને આનંદ. પહેલો તો નિયમ પળાયો તો, છતાં પણ એ પોતે દુઃખી થઈ ગયા હતા. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું આ પદ સાંભળ્યું એટલે એના અંતરની અંદર અત્યંત શાંતિ થઈ ગઈ. અને એને થયું કે ભાઈ, ભગવાન આ પ્રમાણે મેં નિયમ પાળ્યો એનાથી વિશેષ રાજી છે, અને દેહની રક્ષા તો ભગવાન ગમે ત્યારે કરશે. કીર્તનના શબ્દો છે, હરિ

કે જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી, પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પાછા ન વળે રે, કોઈ નાતે ન રે ચાલ્યા આમાં સામા રે ઉડે ભાલા, અણીયાળા તે અવસરમાં રે રે રાજી તે મતવાલા. ગમે તેવી બહારની અથવા આંતરની લડાઈ હોય ને ભગવાનનો ભક્ત હોય ને એ કોઈ દિવસ પાછો પડે. કેસરી સિંહને રે જેમ શંખ મિલે નહીં વન મનમાં, એકાએકી રે વિચરે નિર્ભય થઈ વનમાં. આપણે તો કેસરી બાળ ભગવાનનો જેને આશરો થયો, અદ્ભુત સુરાતનવાળા આ ચાર પદ સાંભળ્યા અને રૂપાભાઈના અંતરમાં એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ. મહારાજે પછી કહેલું આ પદો સાંભળીને કે જ્યારે કોઈ સત્સંગીને આપતકાળ આવે, કોઈ મૂંઝવણ કે મુશ્કેલી થાય, ત્યારે બ્રહ્માનંદ સ્વામીના આ કીર્તન ગાશે તો એનો આપત્તિ દૂર દુઃખ દૂર થઈ જશે. એકવાર એક સંતને પણ ઘાટ સંકલ્પ થાય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથે દીક્ષા લીધેલી છે, છતાં પણ અવસ્થાના સંજોગોવત એને પણ અંતરની અંદર આવી રીતે સંકલ્પ વિકલ્પનો મંદવાડ થાય છે. એ સમયને વિશે મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીના આ પદ છે ને એ તમે બોલો, અને એ પદ બોલવાથી એમના અંતરની અંદર પણ શાંતિ થઈ જાય છે, એના વિચાર અને વિકાર ટળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના પદોની અંદર આવું દૈવત હતું એ વખતનું એ મહારાજનું બનાવેલું આ આજ્ઞાથી બનાવેલું કીર્તન છે. બને છે એવું કે શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી આ રીતે મહારાજની સાથે ફરતા ગામડે ફરતા હતા, પરંતુ જ્યારે વરતાલનું મંદિર બનવાનું થયું ત્યારે એ વરતાલ મંદિરમાં મુખ્ય સંત તરીકે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની નિયુક્તિ કરી. તેઓ શ્રી જ્યારે ભુજમાં ભણતા હતા ત્યારે રજાના દિવસે ભુજની અંદર જે કોઈ મંદિરો હતા ને મંદિરો જોવા જતા, અને ખાણ ગામની અંદર પણ આગળ આજુબાજુ દેલવાડાના દેરા અને એ બધા ગિરનારના પણ મંદિરો એમણે જોયેલા. એ વખતથી જ એમના અંતરની અંદર આવી બધી કળાઓ ભગવાનની કૃપાથી સહેજે હસ્તાગત હતી. મહારાજ એને વરતાલ મંદિરના કામ માટે મોકલે છે, એવું કહેવાય છે ફક્ત 13 રૂપિયા લઈ અને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા અને કહ્યું કે વરતાલની અંદર જોબેન પગેની ખાસ ઈચ્છા છે, અને એ લોકોએ ત્યાં મંદિર માટે ઈંટો વગેરે બનાવી રાખી છે, બાજુમાં ઈંટવાડો કર્યો છે, અને આવી રીતે માલ મટીરિયલ બધું તૈયાર છે, તમે ત્યાં આગળ જાઓ અને એક દેરાનું નાનું મંદિર કરજો. બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ગયા, જે રીતે જગ્યાની પસંદગી થઈ હતી એ બધું જોતાં એમણે લાગ્યું કે એક દેરાનું નાનું મંદિર શોભે નહીં, એટલે એમણે પોતાની રીતે જ ત્યાં ગયા. પછી મંદિરનો આખો પ્લાન નકશો બદલો અને મંદિર 3 શિખરનું મોટું થાય એવો એમણે પ્લાન કર્યો. આખા મંદિરને તૈયાર થવા માટે અને કમ્પાઉન્ડ વોલ પણ થઈ જાય એવી જે 9 લાખ ઈંટો હતી એ બધી ઈંટો એમણે ફક્ત પાયો ખોદો અને પાયાની અંદર જ વાપરી નાખી, ઈંટો બધી ખલાસ થઈ ગઈ. અને 13 રૂપિયા લેવા તે તો ક્યારનાય પૂરા થઈ ગયા હોય. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે તમે જે આપેલી ખર્ચી એટલે કે રકમ હતી એ તો પૂરી થઈ ગઈ છે અને ઈંટો પૂરી થઈ ગઈ છે, તમે શું કરવું, થોડીક બીજી વ્યવસ્થા કરો. મહારાજે આ વાત જાણીને પછી મહારાજે જવાબ લખ્યો, અપની પહોંચ વિચાર કે, આપણી જેટલી શક્તિ હોય ને એટલું આપણે કામ કરવાનું હોય, પણ શક્તિથી વધારે કંઈ કામ કરવાનું હોય નહીં. અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જૈસી લાંબી સોડ. તમારી જેટલી પહોંચ આપણી હોય ને એટલું આપણે કામ કરીએ, બહુ લાંબુ પહોળું કરવાની જરૂર નહીં. આવી ચિઠ્ઠી લખીને બ્રહ્માનંદ સ્વામીને મોકલી અને પછી ધનની તો કોઈ વ્યવસ્થા કરી જ નહીં. આવી રીતે જ્યારે ખેપિયો કાગળ લઈને આવ્યો ને બ્રહ્માનંદ સ્વામીએ જોયું, અને મહારાજે તો આવી રીતે નાનું મંદિર કરવાનું કહ્યું છે, અને જે ખેપિયો હતો એને સમાચાર આપ્યા કે મહારાજે કહ્યું કે આપણી પાસે કોઈ પૈસાની વ્યવસ્થા નથી, આપણી પાસે ધન જ ક્યાં છે આટલું મોટું કાર્ય આરંભ્યું. બ્રહ્માનંદ સ્વામીએ ફરીથી એક કાગળ લખીને મોકલ્યો કે મહારાજ આપણી પાસે ધન નથી એવું તમે કહો છો, તેવું ક્યાં કેવી રીતે બને. બહુ સરસ લખ્યું છે, આ એમની પ્રત્યક્ષપણાની પ્રતીતિ છે કે ભગવાન હોય ને ત્યાં બધું જ છે. રે શ્યામ તમે સાચું નાણું એ બોલવાનું જ નથી પણ અંતરથી અનુભવવાનું છે, અને અત્યારે તો અનુભવીએ પણ એવો પ્રસંગ હોય
એવા સમયે પણ આપણને એવી પ્રતીતિ રહે એ આ પ્રસંગથી સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખીને મોકલ્યું કે સાહેબ સરીખા શેઠિયા બસે નગદ કી માય તાકુ ધનકી કહા કમી જાકી હુંડી ચલે નવખંડ માય. નરસિંહ મહેતાને ત્યાં જૂનાગઢની અંદર દ્વારકા જવાવાળો એક સંઘ આવે છે અને જૂનાગઢની ચોરે કોઈ નાગર બ્રાહ્મણો બેઠેલા ને એને પેલા આગંતુક સંઘવાળાએ પૂછ્યું કે આ ગામમાં કોઈની હુંડી ચાલે છે? અમારે કે દ્વારકા જવું છે. ને એ વખતે જૂનાગઢથી દ્વારકા જતા રસ્તાની અંદર વિકટ વન બધું જંગલ આવે ને, ચોર લોટારાનો ડર રહેતો, એટલે સાથે રોકડ રકમ હોય કોઈ ચોરી લે એ હેતુથી એમણે પૂછ્યું કે અહીંયા કોઈની હુંડી ચાલે છે? તો નાગર બ્રાહ્મણોએ કહ્યું કે અહીંયા હુંડી ચાલે છે. કોને? તો કે જાવ સામે જાવ, નરસિંહ મહેતાનું ઘર છે ને એ મહેતાની હુંડી ચાલે છે. ઠેકડી મસ્કરી કરવા માટે મહેતાનું ઘર બતાવ્યું હતું. અને નરસિંહ મહેતાને ત્યાં જ્યારે આવ્યા ત્યારે મહેતાને પૂછ્યું કે અહીંયા તમારી હુંડી ચાલે? તો કે હા. તો કે ક્યાં ચાલે? તો કે અમારે તો નવખંડ ધરતીમાં બધી જગ્યાએ અમારી બ્રાન્ચ છે. તો કે દ્વારકામાં કોઈ તમારી શાખા ખરી? તો કે હા, દ્વારકામાં તો ખરી. તો કે અમારા આ 700 રૂપિયા છે, અમે તમને આપીએ છીએ અને અમને ત્યાં દ્વારકા મળે એવું તમે કરી બતાવ. તો કે લાવો. આ પડાવી લેવા માટે નહોતા લીધા એને, કે એ લોકો જાય પછી ત્યાં કોણ પૂછવાના છે. અને જૂનાગઢથી દ્વારકા ચાલતા ચાલતો સંઘ ગયો હોય અને 700 રૂપિયા લેવા પાછો અહીંયા આવશે અને આવે ત્યારે હું ઘરે હઈશ એવી કોઈ ભાવનાથી નહોતા લીધા. પણ મારી હુંડી ભગવાનની હુંડી ક્યાં નથી ચાલતી એવા ભાવથી એમણે એ રૂપિયા લીધા. અને પછી સંઘ તો ગયો અને એમણે કહ્યું કે તમે ચિઠ્ઠી લખી આપો તમારે, અમે જ્યાં તમારી જે શાખા છે ને ત્યાં. નરસિંહ મહેતાએ કંઈક ચિઠ્ઠી લખી આપી હશે, કેવો કાગળ ને લેટર પહેરે છે, લખી આપ્યું હશે. સંઘને પણ એવો વિશ્વાસ લઈને ગયા. અને આ બાજુ તો નરસિંહ મહેતાને પૈસા આપ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ લોકો મારા ઘરે પૈસા મૂકીને જતા રહ્યા. એને પાછળ તપાસ કરી પણ સંઘ તો ચાલી ગયેલો, હવે શું કરવું? બસ ભગવાનને એણે પ્રાર્થના કરી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળયાને હાથ રે શામળા ગીરધારી. આવી ભગવાનને અંતરથી પ્રાર્થના કરી અને સંઘ જ્યારે દ્વારકા પહોંચ્યો ને ત્યારે દ્વારકાના શાખાનગરની અંદર શામળશા શેઠની પેઢી, અહીંયા પણ એમણે લખ્યું હતું કે મારી પેઢી શામળશા શેઠના નામની છે, તો ત્યાં શામળશા શેઠની પેઢી નામનું બોર્ડ એમણે વંચાયું અને એમનું કામ થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને લખ્યું કે સાહેબ સરીખા શેઠિયા બસે નગદ કી માય તાકુ ધનકી કા કમી જાકી હુંડી ચલે નવખંડ માય. નવખંડ ધરતીમાં તમારી બોલબાલા છે અને તમારે પૈસાની શું કમી હોય? આવી રીતે બ્રહ્માનંદ સ્વામીને લખી આપ્યું. મહારાજ જાણ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ જે રીતે મંદિરનો પ્રારંભ કર્યો છે બરાબર યથાયોગ્ય છે. મહારાજના આશીર્વાદથી બ્રહ્માનંદ સ્વામીની કળા કુશળતાથી ત્યાંના સ્થાનિક ભક્તોના સાથ સહકારથી જોતજોતામાં આખું મંદિર તૈયાર થયું. પ્રતિષ્ઠા માટેનો સમય નક્કી થાય છે. 1881ની સાલ કારતક સુદ એકાદશી દ્વાદશીના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા છે. મહારાજ આવ્યા, ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. મહારાજે સ્વહસ્તે પોતાની મૂર્તિ સૌ પ્રથમ આ બ્રહ્માંડમાં બેસાડી અને ચારેય તરફ જય જયકાર થઈ ગયો. આ પૂર્વે પણ 2 મંદિરો તો બન્યા છે, અમદાવાદ અને ભુજની અંદર, પરંતુ વરતાલનું જે કમળાકારનું મંદિર, અદ્ભુત મંદિર જોઈને મહારાજ બહુ રાજી થયા. પ્રતિષ્ઠા સમયે પણ આકાશમાંથી દુંદુભી અને ચંદનની વૃષ્ટિ થઈ. મહારાજનું પોતાનું સ્વરૂપ પધરાવ્યું. 10 અવતારો પણ ખંડની અંદર બધે પધરાવ્યા અને આવો જય જયકાર થયા. પછી પ્રતિષ્ઠાના 2 દિવસ પછી મહારાજે જ્યારે ત્યાંથી વિદાય લીધી ત્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી હવે તમે પણ અમારી સાથે ચાલો. 2 રીતની લોકવાયકા કહેવાય. એક એવું કહે છે કે મહારાજે કહ્યું, તમે જ્યારથી અહીંયા મંદિર કરવા આવ્યા ત્યારથી તમે એક સ્થાનમાં બંધાયા એટલે તમારા વગર અમને સૌરવતું નથી, ગમતું નથી. અમને કોઈ કથા કીર્તન કવિતા તમારે જે સંભળાવતા એવું કોઈ તમારા કીર્તનો સાંભળવા મળતા નથી, એટલે તમે અમારી સાથે ચાલો. બીજું બાજુ કહેવાય છે કે મહારાજે
લોકોએ એવું કહ્યું કે એ સમયને વિશે. આ પ્રમાણે રાજસ્થાનની અંદર દુકાળ પડેલો, વરસાદ નહીં વરસેલો, એટલે રાજસ્થાનમાંથી ઘણા બધા માણસો અહીંયા વર્તા લાવીને મજૂરી કામ કરતા હતા. અને બ્રહ્માનંદ સ્વામીની પહેલેથી જ આવી પ્રતિભા, બાળપણની અંદર એમણે જે ચમત્કાર બતાવેલા અને ત્યાર પછીનું એમનું જે આખું જીવન, એ ચમત્કારિક જીવન જાણી જોઈ અને રાજસ્થાનમાંથી આવેલા જે બધા ભક્તો છે ને, ભણે બ્રહ્માનંદ એવું કહેતા હતા. એટલે લોકની અંદર કોઈએ મહારાજને એવી કાન ભંભેરણી કરી કે મહારાજ બ્રહ્માનંદ અહીંયા ભગવાન થઈને પૂજાય છે, અને રાજસ્થાનમાંથી બધા આવેલા એને ભણે બ્રહ્માનંદ કહે છે, અને અહીંયા આગળ તો બ્રહ્માનંદ સ્વામી જો વધારે રહેશે ને તો પછી અહીંના ભગવાન થઈને પૂજાશે અને આ મંદિર એમનું પોતાનું થઈ જશે. મહારાજને એવી કોઈ બીક નહોતી કે આ મંદિર બ્રહ્માનંદનું થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જાણતા હતા, પણ એક લોકવાયકાને દૂર કરવા માટે ભગવાન રામચંદ્રજીએ જેમ એક ધોબીના કહેવાથી આગળ પાછળનો કોઈ વિચાર કરવા માટે સીતાનું સત્ય શું છે એ સાબિત કરવા માટે સીતાજીને ફક્ત એક ધોબીના કહેવાથી લક્ષ્મણજીને આજ્ઞા કરી અને વનમાં જંગલમાં મૂકી દેવામાં આવ્યા. અને એ સમયે સીતાજી જે બોલ્યા ને કે ભગવાન રામચંદ્રજીને કહેજો કે હું તો સુખેથી તમારું ભજન કરીશ, તમે મારા દુઃખે દુઃખી થશો નહીં. ભૂયો યથા મેં જનનાંતરે વી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ, ફરીથી મારા જો કોઈ પૂર્વ સંસ્કાર હશે તો તમે જ મારા પતિ થાવો અને હું તમારી પત્ની થઈશ, આવું મારું પાતિવ્રત્ય વ્રત છે, મારા દુઃખે તમે દુઃખી થશો નહીં. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 11ના વચનામૃતમાં સીતાજીની સમજણનો આ ઉલ્લેખ કર્યો છે. આવી જ કંઈક સમજણ બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજને વિશે આવો અનન્ય ભાવ છે. એ બ્રહ્માનંદ સ્વામીની ભાવભક્તિને જાગ્રત કરવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મંદિરની પ્રતિષ્ઠા પછી બીજે દિવસે અહીંથી ઉપાડી લીધા. અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારે અમારી સાથે ચાલવાનું છે. જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી જેમ પોતાની જોડી સભા મંડપની ખીંટિયા લટકાવતા હતા, એમ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની જોડી લઈ અને મહારાજની સાથે ચાલ્યા. મહારાજ તો રાજી હતા. અને આગળ જગરૂપ બારોટનું ગામ સિંજીવાડા મહારાજ જાય છે. સ્વામીનો પૂર્વના નિયમ પ્રમાણે મહારાજ પહોંચ્યા હોય અને પદો સંભળાવે છે, એક પદ, બીજું પદ, ત્રીજું, ચાર પ્રભાતિયા પદ સંભળાવ્યા. મહારાજ જાગ્યા નહીં, ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામીને મનમાં થયું કે હો, મહારાજ આજે જાગ્યા નહીં, મારા ઉપર નારાજ છે, મારા પદ સાંભળીને મહારાજ મને પ્રતિભાવ આપે, કશું આપ્યો નહીં. પાંચમું પદ બનાવીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને આમ આર્તનાદે પ્રાર્થના કરે છે.

રામ. બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કુટાણે ખાવા રે. જનની દોષને દેખે જાણું, અણસમજું હોય આવા રે. બીજા પદની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે, મહારાજ તમને યાદ છે ને, મારા કુળ કુટુંબીજનો હું સાધુ થવા આવ્યો ને ત્યારે મને લેવા આવ્યા હતા, અને એ વખતે મારા માતુશ્રીએ કહેલું કે નાની ઉંમરે મેં એમને ભુજ પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યો એટલે મારાથી એને લાડ લડાવાયા નથી, અને એ સમયે તમે કહેલું કે હું એની માતા બનીશ ને લાડ લડાવીશ. પ્રભુ મારી કંઈ ભૂલ થઈ હોય તો તમે માફ કરજો, પણ ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો માવારે. ભરી સભાની અંદર તમે કોલ આપેલો છે, બસ બ્રહ્માનંદની એ જ વિનંતી, મારી એ જ વિનંતી છે. અમારા કોઈ અવગુણ ન જોતા નિત્ય તમારા દર્શન અને પ્રસાદી અમને મળે, બીજું કોઈ આશા નથી. મહારાજ એકદમ રાજી થાય, બાથમાં ઘાલીને ભળે મળે છે. મહારાજ કહે છે, સ્વામી તમારી કોઈ કસૂર નથી, તમારી કોઈ ભૂલ નથી, તમારી ભાવભક્તિ તમારી સમજણ શું છે ને એ જાણવા માટે જ આ પ્રસંગ થયેલો છે. તમારા વગર અમને સ્વરવતું નથી, તમે ત્યાં બંધાયેલા નથી, અમે તમારામાં બંધાયેલા છીએ. અને વાત એ સાચી છે, સત્સંગી જીવનના બીજા પ્રકરણના 59 અધ્યાયની અંદર સુરતના ભાલચંદ્ર શેઠ ભક્તિના લક્ષણની વાત પ્રશ્ન પૂછે છે મહારાજને કે ભગવાનનો જે ભક્ત, સારંગપુરનું બીજું વચનામૃત પણ, ભગવાનનો જે ભક્ત હોય એ ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય અને ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય. આ પ્રસંગ બતાવે છે કે બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજની વિશે અસાધારણ પ્રીતિ હેત હતું, પણ મહારાજને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે કેવો હેત પ્રીતિ છે એ આ પ્રસંગ ઉપરથી આપણને સમજાય છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સમજણ જોઈને બહુ રાજી થાય છે, અને વાસ્તવિકમાં ખરેખર સમજણ છે ને આપતકાળે જ કળાય છે. એવો કંઈક પ્રસંગ આવે ત્યારે જેની જેવી સમજણ હોય એ કળાએ આવે. બ્રહ્માનંદ સ્વામીની ભગવાન પ્રત્યેની કેવી સમજણ, નિષ્ઠા, દ્રઢતા છે આ એક પ્રસંગ ઊભો કરી, અને મહારાજને ખાતરી થઈ. મહારાજને ખાતરી થઈ નહીં, પરંતુ જે બ્રહ્માનંદ સ્વામી વિશે બોલતા હતા ને જેના વેરી ઘાવ વખાણે, એ લોકોને પણ ખાતરી થઈ કે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સિવાય બીજે ક્યાંય બંધાયેલા નથી. ભગવાનની આજ્ઞાથી એમણે તો આ મંદિર કર્યું છે, પરંતુ બીજી કોઈ ક્રિયામાં બંધાયેલા નથી. થોડોક સમય સુધી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખે છે. વડતાલથી ઉઠાવી લેવાનું કારણ બતાવ્યું હતું કે તમારા વગર અમને સૌરવતું નથી, અને તમે કોઈ મંદિરના બાંધકામમાં પરમેનન્ટલી રોકાઈ જાવ એ સારું નહીં, એવું કહીને ઉપાડ્યા છે. પણ થોડોક જ સમય થાય છે, થોડોક સમય એટલે એક વર્ષ જ, અને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમે જૂનાગઢ જાઓ. જૂનાગઢની અંદર આપણે મંદિર કરવું છે ને ત્યાં નાગરોની ઉપાધિ છે, નવાબી રાજ છે, અને ત્યાં તમારે જવાનું છે. આમ તો મંદિરના મુખ્ય સંત તરીકે અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીની નિયુક્તિ કરે છે, અને સાથે બ્રહ્માનંદ સ્વામીને પણ આ રીતે મહારાજ મોકલે છે. મહારાજની આજ્ઞા થઈ બ્રહ્માનંદ સ્વામી એવું મેણું મારતા નથી, સંભળાવતા નથી કે મહારાજ હું વર્તાલ હતો ત્યારે તમે કહેલું ને તમે એક જગ્યાએ મંદિર બાંધવા રોકાઈ જાઓ, અમને સ્વરવતું નથી, ગમતું નથી, અને અહીંયા જઈએ ત્યારે તમને ગમશે, ફાવશે, એવું બ્રહ્માનંદ સ્વામી કહેતા નથી. મહારાજની આજ્ઞા થઈ અને બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર મંદિર નિર્માણના કાર્યમાં જોડાય છે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર આવ્યા, જોયું ત્યાં નાગરોની ઉપાધિ, નાગર બુદ્ધિના સાગર પણ અહીંયા આગળ ઊંધા ફાટેલા છે, શંકર શૈવ પંથી બધાય. અને એ સમયનો જમાનો એવો હતો કે વૈષ્ણવ હોય ને એ શિવનું નામ ન બોલે, અને શૈવ પંથી હોય એ વૈષ્ણવોની સાથે જબરજસ્ત આંટી રાખે. સ્વામિનારાયણ ભગવાને બંનેની પછી એકતા કરાવી, પણ આવી જબરજસ્ત આંટીવાળો આ ભક્ત સમુદાય છે. બ્રહ્માનંદ સ્વામીને ત્યાં આગળ કામ કરવાનું, એક તો મુસલમાની નવાબી રાજ્ય, અને એમના જે બધા કારભારી હતા એ બધા નાગર બ્રાહ્મણો, સુબાઓ, અને સુબાઓના કારભારી બધા નવાબ શું કહે દિવાન પદે નાગર બ્રાહ્મણો રહેતા, અને વિશેષ કરીને એ લોકો જ તેલ રેડતા હતા. એટલે પછી નવાબને ગમે તેવું ફરમાવે ભરમાવે અને આવી રીતે સાથ સહકાર ન મળે.
બ્રહ્માનંદ સ્વામી અહીંયા મંદિરના કાર્યમાં આ રીતે જોડાય છે. પ્રસંગ એવો બને છે કે નવાબને ત્યાં એકવાર જીવા ગઢવી કરીને કોઈ ત્યાં આગળ આવે છે, અને એ જૂનાગઢ રાજ્યની અંદર જીવા ગઢવી કરીને એક રાજ્યના કવિ તરીકે ત્યાં રહેતા હતા. અને એ સમયની વિશે બીજો કોઈક બહારથી એક કવિ આવી અને નવાબને ફરમાન કરે છે કે મારે તમારા રાજ્યની અંદર આવી રીતે કવિત્વ શક્તિ રજૂ કરવી છે અને તમારા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ મારી સામે પડકાર ઝીલે. એ સમયની અંદર રાજા મહારાજાઓ આવી રીતે કોઈ આહ્વાન આપે તો એની સામે એને પ્રતિસાદ આપવો પડતો હતો. કોઈ પણ પ્રકારના આવા કોઈ આવ્યા એ માણસો, કવિ હોય, બીજા પછી પંડિતો હોય, શાસ્ત્રાર્થ કરવો હોય કે કોઈ પણ પ્રકારની આવી વાદ વિવાદ કે ચર્ચાઓ કરવી હોય તો ત્યાં આગળ આવી રીતે પંડિતોને એનું માન સન્માન થતું, એની શક્તિની પરખ થતી અને એ પ્રમાણે એને ભેટ સોગાદો પણ મળતી હતી અને માન સન્માન પણ મળતા હતા. એટલે એક અજાણ્યા વ્યક્તિએ આવીને આવું ફરમાન મોકલ્યું. હવે અહીંયા આગળ જે જીવા ગઢવી હતા એમણે જાણ્યું કે ભાઈ મારા માટે આવું ફરમાન આવ્યું છે, પરંતુ જે આવવાવાળો છે પેલા ભાટ ચારણ એ તો બહુ જ પ્રકાંડ આના પંડિત છે અને મારું તો એમની પાસે કોઈ ગજું નથી, હવે શું કરવું. આવી જ્યારે વાત થાય છે ત્યારે નવાબને એવું ખ્યાલ આવે છે કે જો મારા રાજ્યની અંદર મારો કવિ એ પાછો પડે તો મારા રાજ્યનું નીચું જોવાનું થાય. એટલે પછી એમ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના જે એક સંત છે ને એ આ બાબતમાં ખૂબ નિષ્ણાત છે અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવવામાં આવે છે. બ્રહ્માનંદ સ્વામી તો અગાઉ પણ જૂનાગઢમાં આવેલા છે ને નવાબને રાજી કરેલા છે એટલે એની શક્તિથી જાણતા હતા અને એમને વાત કરી કે ભાઈ આવો એક ભાટ ચારણ આવે છે ને આવું આહવાન ફરમાન એમણે આપ્યું છે તો શું કરવું. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે કોણ આવે છે ને શું છે. બ્રહ્માનંદ સ્વામી કંઈ વાંધો નહીં, આપણે એવું કહેવાનું કે અમારા રાજ્યની અંદર એવો નિયમ છે કે અમે એમનું કવિત્વ સાંભળીએ તે પહેલાં એની પૂર્વ પરીક્ષા કસોટી કરીએ છીએ અને કસોટીમાંથી જો કોઈ પાર ઉતરે પાસ થાય ને તો જ પછી અમે ડાયરો ગોઠવીએ છીએ અને સભાની અંદર એને સાંભળીએ છીએ, બાકી અમે એને કોઈને સાંભળતા નથી. તો એની પરીક્ષા કેવી રીતે કરવી? તો બ્રહ્માનંદ સ્વામી કે જીવા ગઢવીને તમે અમારે ત્યાં મોકલજો. જીવા ગઢવીને જૂનાગઢ મંદિરની અંદર જ્યાં મંદિરનું બાંધકામ ચાલતું ત્યાં મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એમને સમજાવ્યું કે જો હું તને એક દોહરો આપું છું અને એ દોહરો તારે બોલવાનો. શરત એવી હોય એમાં કે એ દોહરો બોલતા બોલતા બે હોઠ વચ્ચે એક સોય રાખવાની. દોહો બોલે ત્યારે સોય પડે નહીં અને હોઠની અંદર સોય વાગે નહીં, લોહી પણ નીકળવું ના જોવે. આવી રીતે બોલી બતાવે તો પછી આપણને આગળની સભાની અંદર આપણે એને આહવાન આપીએ. બ્રહ્માનંદ સ્વામીએ તો મોઢામાં સોય રાખી અને એક દોહરો બોલી બતાવ્યો. પેલો જીવો ગઢવી તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ તો કેવી રીતે બને, આ તો અશક્ય છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બોલીએ શબ્દ બોલે ને ત્યારે અધરોષ્ટા હોઠ છે ને એને તો એકવાર તો મુમેન્ટ થાય હલ્લે જ તે અને કાં તો સોય પડી જાય ને કાં તો લોહી નીકળે, આ તો અશક્ય જેવું છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ તો બોલી બતાવ્યું હતું એટલે એને કહ્યું કે જો તું એવું કર, જાડી સળી લે, સોયને બદલે જાડી સળી રાખી અને એના હોઠમાં અને એને પ્રેક્ટિસ કરાવી અને પ્રેક્ટિસ કરતાં પહેલાં એને ખાતરી થઈ કે હવે હું મારાથી બોલી શકાશે, પણ ધીરે ધીરે ધીરે કરતાં એ સળી પાતળી લઈ લઈને ધીરે ધીરે સોય મૂકી અને પેલો માણસ બોલી શક્યો બ્રહ્માનંદ સ્વામીની કૃપા આવડતથી. અને પછી તો પેલો જ્યારે ભાટ ચારણ આવવાનો હતો તે દરમિયાન તો આ તૈયાર થઈ ગયો અને પેલો માણસ જ્યારે આવ્યો ત્યારે નવાબ તરફથી અમને કહ્યું કે ભાઈ તમારી વાત અમને મળી છે ને અમે એ પ્રમાણેની બધી તૈયારી કરી છે, પરંતુ અમારા રાજ્યની અંદર પૂર્વ શરત છે કે અમે પહેલાં એની કસોટી કરીએ છીએ. તો આ એક જે શ્લોક છે ને તમે બોલી બતાવો અને શ્લોક બોલતા પહેલાં મોઢાની અંદર આવી રીતે બે હોઠ વચ્ચે સોય રાખવાની છે અને સોય રાખી અને સોય નીચે ન પડે ને લોહી ન નીકળે આવી રીતે જો તમે બોલી બતાવો તો પછી આપણે આગળ વિચાર કરીશું. આ પ્રમાણે એને કહ્યું એટલે પેલો માણસ કહ્યું કે આ તો શક્ય જ નથી, આવો તો એકમાત્ર પિંગળ શાસ્ત્રનો અભ્યાસી ભુજની અંદર એક વિદ્યાર્થી હતો લાડુદાન સિવાય આવી વિદ્યા કોઈ સંપન્ન કરી નથી. લાડુદાનજીનું નામ
ભુજની પિંગળ શાળાની અંદર ત્યાર પછી જેટલા વિદ્યાર્થી ભણાય બધાને ખબર કે આવો એક વિદ્યાર્થી થઈ ગયેલો છે. એટલે એણે કહ્યું કે ભાઈ આ તો શક્ય જ નથી. અને પેલા એ તો બોલી બતાવ્યું જીવા ગઢવીએ, સૃષ્ટા કારણ સકલ કે ઈષ્ટાદ્રગ કી રેખ, ઈષ્ટ કષ્ટહર નિજ દાસ કે ઈષ્ટાદ્રગ કી રેખ. આખા શ્લોકની અંદર એક પફ બભ મ આવ્યું જ નથી. આ પ ફ બ ભ મ આવે ને તો હોઠ બે ભેગા થાય અને જોડાય. સૃષ્ટા કારણ સકલ કે દ્રષ્ટા નષ્ટા દેખ, કષ્ટહર નિજ દાસ કે ઈષ્ટા દ્રગ કી રેખ. સૃષ્ટા કારણ કે સકલ કે, ભગવાન સમગ્ર સૃષ્ટિના કારણ છે. દ્રષ્ટા નષ્ટા દેખ, એની દ્રષ્ટિ પડે તો કષ્ટ નષ્ટ પામે. કષ્ટહર નિજ દાસ કા, પોતાના દાસનું જે કંઈ કષ્ટ આવ્યું છે એ દ્રષ્ટિ દ્વારા તમે દૂર કરો. બસ આટલો ભાવાર્થવાળો આવું એક દોહો લખી અને આપ્યો હતો. જીવા ગઢવીએ પ્રેક્ટિસ કરીને તૈયાર કર્યો. પેલો ભાટચારણ આવ્યો હતો એને ખાતરી થઈ કે આવું કરવાવાળા એકમાત્ર અત્યાર સુધીમાં કવિ થઈ ગયા છે. અને એણે જ્યારે ખબર પડી કે એણે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા છે ત્યારે એમને પ્રત્યે અત્યંત અહોભાવ થયો અને એ પણ મહારાજના વિશે અત્યંત અનુરાગી થાય છે. સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ એમને ગુણ આવે છે. તો બ્રહ્માનંદ સ્વામીની આવી વિશેષતાને વિદવત્તા હતી. બીજો એક પ્રસંગ કહીને અત્યારનું આજનું આખ્યાન અને આ કથા આપણે પૂરી કરીએ. જૂનાગઢનો જ પ્રસંગ છે. જૂનાગઢ નવાબની અંદર બીજું એક ફરમાન આવે છે. એ ફરમાન આપે છે બાઈ. હવે બ્રહ્માનંદ સ્વામીને તો ત્યાં એની સામે તો જવાય નહીં. અને એ પણ બહુ વિદુષી હતા અને એ પણ આવી જ રીતે પિંગળ શાસ્ત્રના અભ્યાસી હતા. પરંતુ સ્વામીએ તો એમની સામે જવાય નહીં, હવે ભલાને શીખવાડવું ને કેવું કેવી રીતે. અને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે જાણ્યું કે આવી રીતે આ અહીંયા આગળ આવે છે અને આવો કરવા માગે છે, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કંઈ વાંધો નહીં. બ્રહ્માનંદ સ્વામીને ખબર કે એમને કંઈક એ વખતે કંઈક નાનો એક્સિડન્ટ થયેલો અને એનો હોઠ કપાઈ ગયેલો. એટલે પફ ભફ બોલે ને ત્યારે હવા નીકળી જાય, એટલે એ બરાબર સ્પષ્ટ ઉચ્ચારથી બોલી શકતા નહોતા. બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલો પંચાળાનો જે સર સર સર પર સધર અમર સર અનુસર સર કરવર ધર મેલ કરે હરિહર, એમાં તો પફ ભફ કરી બોલી જ ન શકાય. એ છંદ મોકલો ને કે આ જો સ્પષ્ટ ઉચ્ચારે બોલી બતાવે ને તો પછી આપણે આગળ સરસતા કરીએ. આ છંદ જોયું અને એણે કહ્યું કે આ લાડુદાન સિવાય આવી વિદવત્તા, આવા છંદ બનાવવાની કોઈની તાકાત નહોતી. એ પણ મહાત થઈ અને નીકળી જાય છે. આવી રીતે નવાબને બ્રહ્માનંદ સ્વામી આવા નાના નાના પ્રસંગથી પણ ખુશ કરી દે છે. અને એ પ્રમાણે જૂનાગઢ મંદિરની અંદર કામમાં જે મોટી ઘણી બધી મુશ્કેલીઓ હતી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર, જૂનાગઢનું મંદિર કેવી અને કેટલી મુશ્કેલીથી કેવી રીતે થયું છે એમાં વિસ્તારથી લખેલું છે. પણ એ બધી ઉપાધિને પાર કરવામાં ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ અને એમની કોને તો ખરું જ, પણ એની સાથે સાથે બ્રહ્માનંદ સ્વામીનો પણ એવો સાથ સહકાર કે સાથ સહકારથી નવાબી રાજ્યોની અંદર આ પ્રમાણે અદ્ભુત આવું મહારાજની ઈચ્છા અનુસારનું મંદિર થયું અને રાધારમણ દેવની પ્રતિષ્ઠા પણ થઈ. તો એમાં પણ બ્રહ્માનંદ સ્વામીનો ખૂબ મોટો સાથ ફાળો. સ્વામીના જીવનની અંદર બીજા ઘણા બધા પ્રસંગો છે, કારણ કે આખું મોટું એનું તો એક પુસ્તક છે. હજી બીજા 7 દિવસ સુધી પ્રસંગો કહેતો ન ખૂટે, એટલા બધા પ્રસંગો એનું કવિત્વ, પછી એમણે બનાવેલા જે કાવ્યો પ્રસંગો, બીજા નંદ સંતોએ પણ એમની જે ઉલ્લેખ નોંધ કરી હોય એ બધી ઘણી બધી એની અંદર વિશેષતાઓ મૂકેલી છે. વચનામૃતની અંદર પણ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે પણ એમના પ્રત્યે જે ભાવ ભક્તિ બતાવેલી છે, ઘણું બધું એવું રહી જાય છે. અંતિમ ક્ષણોની અંદર મહારાજ એમને જે સુખ આપે છે અને છેલ્લે મહારાજ ધામમાં જાય ત્યારે કહે છે ને કે જો હું અહીં હાજર હોત તો મહારાજને ધામમાં જવા પણ ન દેત, એવી જબરજસ્ત શક્તિવાળા મહારાજને વિશે અનન્ય ભાવથી જોડાયેલા બ્રહ્માનંદ સ્વામી મહારાજ એમની ટાટ પહેરાવીને પરીક્ષા કરે, મંદિર બાંધીને તરત ત્યાંથી ઉઠાવે, નાના મોટા આવા માનુષ્ય પ્રસંગો ચરિત્રો કરે, પરંતુ મહારાજ પ્રત્યેની એમની નિસ્તર્ક બુદ્ધિ હતી. એવી બુદ્ધિ, એવી નિષ્ઠા, ભગવાન પ્રત્યેનો એવો જે અનન્ય પ્રેમ, આવી વિદવત્તા અને આવું હોવા છતાં જે એમને રાખ્યો છે,
તો એમના જીવનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે કે ભગવાન કે મોટા પુરુષ ગમે તેવા ચરિત્ર કરે, ગમે તેવા પ્રસંગ કરે અને એમની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાંથી ગમે ત્યાં બદલી કરે અમારી સંતોની, અને તમારે કંઈક મનની બદલી કરે, ફેરફાર આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે ન કહેવા દે, ત્યારે પણ અચળ આવી નિષ્ઠા રહે તો એ ભક્ત સાચા કહેવાય. બ્રહ્માનંદ સ્વામીની જ્યારે જ્યારે આવી કસોટી કે પરીક્ષા કરી, એ વખતના એ પ્રસંગે એ જ સમયે કીર્તન બનાવેલા નથી, પરંતુ પ્રસંગો જેમ વરતાલમાંથી ઉપાડ્યા તો એવા બધા પ્રસંગે એમણે એના અંતરની અંદર એને મનને સમજાવેલું છે, મનની અંદર આંટી પાડી છે. આપણે આંટી પાડીએ, કોઈની સાથે ન ગમ બનતું એને જિંદગીભર બોલીએ નહીં, સામે ન જોઈએ, એની ક્રિયા એનું કોઈ કાર્ય આપણને ન ગમે એવી આપણને આંટી પડે. બ્રહ્માનંદ સ્વામીએ પણ એના અંતરની અંદર એક આંટી પાડી હતી. એ અદ્ભુત આંટી છે, આપણે પણ પાડવા જેવી છે. એ આંટી સાંભળી અને આપણે અત્યારની સભાને પૂરી કરીએ.

રે બ્રહ્માનંદ સ્વામીએ સમજણપૂર્વક ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે આંટી પાડી છે, એમની સાથે એમણે જે લગ્ન લગાવી છે એવી પ્રીતિ પ્રેમ નિષ્ઠા દ્રઢતા સેવા સમર્પણ સત્સંગ અને સમજણ આપણને સૌને પણ એમના જીવનમાંથી પ્રાપ્ત થાય એ જ આજે પ્રગટ ગુરુ હરિપ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.

સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. એમણે પૃથ્વી ઉપર પધારીને જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોની અંદર શાંતિ રહી છે એવું તેમણે સ્વમુખે જ કહેલું છે. અને એમનો મહિમા કરતા પણ મહારાજ કહેતા, મહારાજ પોતે જ ગરડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં જણાવે છે કે અમારા જે લીલા ચરિત્ર છે એને ભક્તોએ સંભાળી રાખવા, અને એ લીલા ચરિત્રની જો અંતકાળે સ્મૃતિ થઈ આવે તો એને યોગ્ય કરીને અમારી સ્મૃતિ થઈ આવે. અને ફાયદો બતાવતા કહે છે કે અમારી સ્મૃતિ થાય તો તમને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં પણ આવી વાત કરી છે કે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય, જો અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા જો દેહ છોડે તો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળે મારી સ્મૃતિ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે સ યાંતિ માં, તે મારા ધામને પામે છે. પણ જે ભગવાનનો ભક્ત ન હોય, જેણે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની ટેવ ન પાડી હોય, એવી વ્યક્તિ એવી ઈચ્છા રાખે કે અંતકાળે જો ભગવાનનું નામ લેવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય તો આખી જિંદગી મહેનત કરવાની, સ્મૃતિ કરવાની, મંદિરે જવાની, સાધના કરવાની કંઈ જરૂર નહીં, છેલ્લે અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું. પણ એવી રીતે અંતકાળે કંઈ નામ લઈ શકાય નહીં. જેમ આપણે કોઈ દિવસ પ્લેન ચલાવ્યું ન હોય અને પછી અંતકાળ આવે ત્યારે કે જો આ પ્લેન છેક ભગવાનના ધામ સુધી પહોંચે છે, લે ચાવી ચલાવીને જતો રહે, તો આપણે ચલાવી શકીએ નહીં. પ્લેન તો શું, પણ સાયકલ પણ ચલાવી શકાતી નથી. એને પણ શીખવા અથવા તો એને શું કહેવાય, ચલાવવાની ટેવ પાડવી પડે છે, શીખવી પડે છે. તો ભગવાનની સ્મૃતિ પણ છેલ્લી સેકન્ડે, છેલ્લા સમયે આપણે ઈચ્છીએ કે ભાઈ અમે હું કરી લઈશ, તો એ થતી નથી. એ તો જિંદગીભર જે કર્યું હોય એ જ યાદ આવે છે. એટલા માટે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવાની પણ ટેવ પાડવી પડે, અને એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. જગત સંબંધી જે કંઈ છે તે એકવાર જોઈએ, એકવાર સાંભળીએ તો એ યાદ રહી જાય છે, કારણ કે જન્મ જન્માંતરની એવી ટેવ છે. પણ ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, લીલાઓ છે, એને પ્રયત્નપૂર્વક સંભાળવાની ટેવ પાડવી પડે તો જ સાંભળે છે. અને સાંભળે ને તોય પણ ભેળ સીળ્યું, એમાં પણ વળી કંઈક બીજું ફળી જાય છે. એટલે ભગવાનના જે લીલા ચરિત્રો એની જે સ્મૃતિ કરવી એ જબરજસ્ત એક સાધના છે. એટલા માટે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું છે, કઠણમાં કઠણ સાધન કયું, તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી ને એ સૌથી કઠણ છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે પછી એમના ચરિત્રો છે, ચેષ્ટાઓ છે, લીલાઓ છે, એ દ્વારા ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. તો એવી એક અદ્ભુત સાધનાની વાત સ્વામિનારાયણ ભગવાને સમજાવી છે, અને સાધનાને સરળ બનાવી છે ચરિત્રો દ્વારા. ભગવાનના જે ચરિત્રો છે એ ભગવાનના સ્મૃતિ, ભગવાનના જે ચરિત્રો છે ભગવાન સ્વરૂપ જ છે. ભગવાનની સ્મૃતિ કરીએ કે એમના ચરિત્રની સ્મૃતિ કરીએ, ચરિત્ર દ્વારા પણ ભગવાનની જ સ્મૃતિ થાય છે. એટલે ભગવાનની સ્મૃતિ કરો, એમની મૂર્તિની જ સ્મૃતિ કરો કે એમણે કરેલી જે લીલા કે ચરિત્રની સ્મૃતિ કરો, એ બંને એક જ છે એવું મહારાજ પોતે જ સ્વમુખે કહે છે. હરિ

હરિ કે ચરિત્ર હરિ સમ જાના, ભગવાનના જે ચરિત્રો છે એ પણ ભગવાન જેવા જ છે, આપણે એની ટેવ નથી પાડી. પણ જેને ખરેખર ટેવ પાડી હોય ને, એકવાર એ રસનો જે સ્વાદ ચાખે ને, પછી એને બીજી વૃત્તિ જાય નહીં. પણ એને માટે થોડીક સાધના છે કે એની સ્મૃતિ કરવાની.

આ ભગવાનના ચરિત્રોની અંદર આ પ્રમાણે સુખ રહેલું છે. ભગવાનના ચરિત્રનો આવો અદ્ભુત મહિમા છે. એ ચરિત્રોની જો સ્મૃતિ થાય તો અંતર નાચી ઉઠે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના હયાતીના સંત છે. એમણે ભગવાનની સહજ સ્મૃતિ કેવી રીતે કરવી એની અદ્ભુત રીત બતાવી છે. આપણે પણ મહારાજના દર્શન કર્યા, અત્યારે એ જ મહારાજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરી રહ્યા છે. એમનું થોડુંક જો અનુસંધાન રાખીશું તો એમની દરેક ક્રિયા સવારથી સાંજ સુધીની આપણે નજરે નિહાળી છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ જેવી ટેવ પાડી હતી, એમણે જે રીતે મૂર્તિના દર્શન કર્યા હતા ને, એવા દર્શન કરવાની, એવા ચરિત્રોને નિહાળવાની, એની સ્મૃતિ કરવાની આપણે ટેવ નથી પાડી. એટલે કોઈ કોઈ વાર આપણને એ જ પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ અંતર સૂનું અથવા લુખું લાગે છે. સત્સંગ રસમય છે છતાં નિરસ લાગે છે. કારણ કે એ જે ભગવાનનું દિવ્ય સુખ, એનું સાનિધ્ય આપણે સત્સંગ કરતા હોય ને ત્યારે જ માણીએ છીએ. પણ એકાંત હોય, એકલા બેઠા હોઈએ, હરતા ફરતા હોઈએ, બીજી ક્રિયા કરતા હોઈએ, ત્યારે આપણે આવું અનુસંધાન રાખ્યું નથી, રાખી શકતા નથી, એની ટેવ પાડી નથી, એટલે આપણને સૂનું લાગે છે. બાકી અદ્ભુત આપણને પ્રાપ્તિ થઈ રહી છે. એ જ ભગવાનને જે દાદાના દરબારમાં લીમદરુ નીચે મહારાજ વિરાજતા હતા અને જે લીલાઓ ક્રિયાઓ ચેષ્ટાઓ કરતા હતા, એ જ સંત સ્વરૂપે આજે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. પણ આપણે કોને પ્રસંગ કહીએ છીએ? આપણને પર્સનલ બોલાવ્યા હોય, આપણો હાથ પકડ્યો હોય, આપણને કંઈક દિવ્ય સ્મૃતિ આપી હોય, એને જ આપણે પોતાનો પ્રસંગ ગણીએ છીએ. પણ એ ભગવાનના જે લીલા છે, એના જે ચરિત્રો છે, એની જે ક્રિયા છે, આપણી ક્રિયા કરતાં જુદી છે. એ કલ્યાણકારી છે, દિવ્ય છે. એની જે સ્મૃતિ કરીએ, એની ટેવ પાડીએ ને, તો ખરેખર આપણું અંતર નાચી ઉઠે. કેવી રીતે ટેવ પાડવી? તો જે જગ્યાએ ભગવાને છેલ્લા મધ્યના 35ના વચનામૃતમાં મહારાજે પોતે જ કહ્યું છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે ને પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવવા માટે અવતરે છે. પોતાના ભક્તો ઉપર કરુણા કરીને પરમાત્મા પરબ્રહ્મ અનેક ચરિત્રો કરે છે. એ ચરિત્રોના અનેક જીવોના કલ્યાણનું સાધન બની જાય છે. તો મહારાજ કહે છે કે તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. નિષ્કુળાનંદ સ્વામી એવું નોંધે છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે, એ ગ્રંથના નાના મોટા 22 ગ્રંથો સમાયેલા છે. જેમ પુરુષોત્તમ, પ્રકાશ, વચન, વિધિ, સાર, સિદ્ધિ, ભક્તિ, નિધિ, સ્નેહ, ગીતા, હરિબળ, ગીતા, એવી રીતે એ ગ્રંથની અંદર એક ગ્રંથ છે, એનું નામ છે હરિસ્મૃતિ. ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી? હરિ એટલે ભગવાન અને એની સ્મૃતિ. આપણને એવું કે સ્વામીશ્રીની સ્મૃતિ કરો, મને લાગે આંખ બંધ કરીને 5-10 મિનિટ બેસીએ ને તો આમ થાય હવે ક્યારે આંખ ખોલવાની, કંઈક કંઈ શું સ્મૃતિ કરવી આપણને, ટેવ નથી પાડે ને. એટલે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 7 પ્રકરણ લખ્યા છે. અદ્ભુત પ્રકરણ છે. એની અંદર ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી, એમના લીલા ચરિત્રો કેવી રીતે સંભાળવા, યાદ રાખવા, એવું બહુ અદ્ભુત રીતે વર્ણવે છે. લખે છે નિષ્કુળાનંદ સ્વામી, જમતા જોયા છે, મેં ભગવાનને જમતા જોયા છે. આમાંથી આપણે કોને નથી જોયા જમતા? કો પણ જમતા જોયા છે એની વાત કરવી હોય તો કેટલી વાત કરીએ, એમાં તો શું વાત કરવી. જમતા જોયા સ્વામીશ્રી બસ જમતા હતા ને અમે બેઠા હતા. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મોહન મગદળ મોતયા જમતા જોયા છે, ભગવાનને મેં મોહન થાળ મગદળ મોતયા જમતા, સાટા જલેબી જમતા જોયા છે, પેંડા પતાસા જમતા જોયા છે. પાછળ જમતા જોયા છે એવું આવે, પણ જે જે વસ્તુ મહારાજ જમતા હોય, એક એક વસ્તુની એને એ વખતે નોંધ લીધી છે. ત્યારે અત્યારે સારી રીતે લખી શકાય એવા પેન કે કાગળ નહોતા,
એ વખતે લખવું ને એ પણ અઘરું.

કરવું હતું. પાછળ એક ખડિયો રાખવાનો શાહીનો અને એક કિત્તો એટલે કે પેન હોય ને વારે વારે શાહીના ખડિયામાં બોળવાની. અને એ છે ને બહુ અઘરું છે એ બેલેન્સ કરવું, એ કે જો વધારે ખડિયામાં કિત્તો બોળાઈ જાય ને તો જે લખેલું હોય ને એ બધું પણ બગડી જાય, કારણ કે શાહીનો ટીપવું પડે. ઓછું બોળાય તો એક બે શબ્દ કરો ને ત્યાં અક્ષર લખાતા બંધ થઈ જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં આ બધું એ વખતે નોંધ્યું લખ્યું છે. અને એટલું જ નહીં, જમતા જોયા છે, નાથ નિરખ્યા છે, દ્રગે દીઠા છે, ભૂધર ભાળ્યા છે, આ એક એક પદની અંદર આવી સ્મૃતિ કરી હતી. આમ તો ભાળવું, જોવું, દીઠવું એના બધાનો એકનો એક જ અર્થ થાય છે. પણ જેને સાચા અર્થમાં ભગવાનની સાથે લગ્ન લાગીને જોડાણ થાય ને એને એ જ વસ્તુ કહી, જે હિ કો જે હિ પર સત્ય સ્નેહા, જેને જેના પ્રત્યે સાચો સ્નેહ હોય, લગ્ન હોય ને એને પછી બીજું ગમે.

હેલો, ભગવાનની જેને લાલી ચડી ગઈ એમાં એકવાર વૃત્તિ પરોવાઈ ગઈ ને તો બીજું બધું એને અહીં કહ્યું ને કે ફિક્કું લાગે. ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનની જે સ્મૃતિ છે, એમના જે લીલાઓ છે ને એ અમૃત સમાન છે. એકવાર એમાં દ્રષ્ટિ પહોંચી જાય પછી એકની એક વાત કહેવાની હોય ને તો એને આનંદ આવે, આ દ્વિગુણો આનંદ થતો જાય, વધતો ને વધતો જાય. બીજી બધી કોઈની વાત કરવાની હોય ને તો કંટાળો આવે. આ ચરિત્રમાં એને આનંદ આવે કારણ કે એમાં એની વૃત્તિ પહોંચી ગઈ છે. અને આવું બધું અદ્ભુત લખ્યા પછી હજી કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને જ્યારે જ્યારે સમય મળે, ન મળે તો સમય કાઢીને પણ હું શું કરું,

માંગું છું મારા અંત સમયની મૂડી રે. ભેગી કરી રાખીએ ને આપણે બેંક બેલેન્સ, આ બેંક બેલેન્સ છે. ભગવાનના જે ચરિત્ર છે, ચેષ્ટાઓ છે, ક્રિયા છે. અને મારા જે પ્રથમના 38ના વચનમાં જે દિવસથી સત્સંગ થયો હે, એ દિવસથી ભગવાનના જો લીલા ચરિત્ર સંભાળી રાખે એમ કહીને પછી રીતભેદ આ જ રીત બતાવી કે અમે જે ગામમાં ગયો, સભા કર્યો, સત્સંગ કર્યો હોય તો સત્સંગ થયા ને 10-15 વર્ષ, એ વખતે મહારાજ એવું લખ્યું છે, એ બધાની સ્મૃતિ કરે તો પણ ટેવ ન પાડી હોય ને તો આ કશું જ થતું નથી, અને જો ટેવ પાડી હોય તો એનો આનંદ સમાતો નથી, વર્ણવ્યો જતો નથી. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર સુદ નવમીના દિવસે મહારાજે કૃપા કરી, કરુણા કરી, આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું. ભગવાન પૃથ્વી ઉપર અવતરે છે, એને આપણા જેવો જન્મ અને મરણ નથી, માતાના ઉદરમાં આવવું નથી, પણ એ કેવળ કૃપા છે. અખંડ

ખરું. છેલ્લાના 31માં કહ્યું ને, મહારાજ ધામની મૂર્તિ ગુણાતીત છે, એવી પૃથ્વી ઉપર પધારેલી મૂર્તિ પણ ગુણાતી, ત્રણ ગુણથી પર અખંડ છતાં મુરારી પોતાના ધામમાં પણ રહ્યા છે. અને એ જ ભગવાન કરુણાએ કરીને, કૃપાએ કરીને પોતાના ભક્તજનના મનોરથ પૂર્વા કાર્યાણીનું પાંચ, ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન શું? તો પોતાના એવા જે પ્રેમી ભક્ત એના લાડ કોડ પૂરા કરવા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અવતરે છે. અને પ્રથમનું જે 78નું વચનામૃત છે ને, એમાં મહારાજ વાત કરે છે, ભગવાન કહે છે કે અમે એવો સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. ભગવાને આ પૃથ્વી ઉપર આપણને મૃત્યુલોકમાં દેખાય એવો એમણે સંકલ્પ કર્યો, એટલે જે ભક્તો હતા ને એને ભગવાન દેખાયા. એવું કહેવાય છે કે વૈરાટ નારાયણે, બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 150 સ્તુતિ કરી. બ્રહ્માનું 1 વર્ષ એટલે ખગોળ ભૂગોળનું વચનામૃત જે છે ને, એમાં લખ્યું છે કે બ્રહ્માજી એક પલક આ મટકું મારે ત્યારે આપણા 666 વર્ષ જાય. આપણા 664 વર્ષ બ્રહ્માના એક પલકારામાં જાય તો દિવસ દરમિયાનમાં કેટલા પલકારા મારતા હોય આપણે મટકા મારીએ, તો કેટલો એનો લાંબો દિવસ થાય. આટલો લાંબો દિવસ, એટલી લાંબી રાત, એના પછી મહિના, એનું વર્ષ. તો બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 150 ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન તમે પૃથ્વી ઉપર પધારો. એ ભગવાન એમની સ્તુતિ સાંભળી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે બ્રહ્માજીની સ્તુતિ સાંભળી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ સદેહે તો 49 વર્ષ 1 માસ ને 11 દિવસ પૃથ્વી ઉપર રહ્યા, તો એમાં તો બ્રહ્માને તો ઝાંખી પણ નહીં થઈ હોય ને, કારણ કે એક મટકું મારે એમાં 664 વર્ષ જતા હોય તો 49 વર્ષના ટૂંકા સમયગાળામાં સમયને જો બ્રહ્માજીના સ્કેલમાં માપવામાં આવે તો એને કેટલો દર્શન થયા હોય. તો ભાગ્યશાળી તો આપણે સૌ કે ભગવાનના દર્શન આપણને થયા અને થાય છે. તો એ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પણ મહારાજે કહ્યું ને કે અમે સંકલ્પ કરો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. તો એ જે જે એમના સંકલ્પને પામ્યા એમને એ ભગવાનના દર્શન થયા. ભગવાન પૃથ્વી ઉપર હોય પરંતુ આ આંખથી ઓળખાતા પણ નથી, કારણ કે આપણી આંખો છે એ બધું નથી જોઈ શકતી. બધું જે જોઈ શકે છે બધું ઓળખી શકતી નથી, બધી ઓળખી શકે એને પામી શકતી પણ નથી. એને માટે પણ બીજી દ્રષ્ટિની, જ્ઞાન દ્રષ્ટિની, શાસ્ત્ર દ્રષ્ટિની પણ જરૂર પડે છે. એવી રીતે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એને ઓળખવા માટે પણ આપણી જે આ ચર્મચક્ષુ છે એ પણ કામ આવતી નથી, એને માટે દિવ્ય ચસ્તુ દ્રષ્ટિ જોવે. તમે તમે અંતરની આંખે ઓળખી,

સંતોનો સમાગમ કરે તો સંત એને ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ આપે, તો એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભગવાન ક્યારે ક્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય. કોઈ એવું કહે ને કે ભગવાન તો ત્રિયુગી છે, એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતા ત્રણ જ યુગમાં પ્રગટ થાય, કલિમાં પ્રગટ ન થાય. તો પછી ભગવાન કળયુગમાં આવ્યા ક્યાંથી? ઘણા બધા હજી પણ એવા છે કે જે લોકો ભગવાનને કળયુગમાં અવતરવાની વાત માનતા નથી. ભગવાન કળયુગમાં અવતરે જ નહીં, કારણ કે કલી એ કલહ અશાંતિનો યુગ છે અને એવા યુગમાં ભગવાન આવે નહીં. પણ શાસ્ત્રમાં એવા વચન છે કે ભગવાન છે ને આવા સમયમાં જ અવતરે છે.

जब जब होत धर्म की हानि। જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે અધર્મનું ઉચ્છેદન કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે। કેવી રીતે પ્રગટ થાય?

વિપ્રધેનુ અરુ સંત હિત ધરો મનુજ અવતાર. આ બધાને માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે અને એ રીતે આ પ્રમાણે અધર્મનો ઉચ્છેદ કરી અને ધર્મનું સ્થાપન કરે છે અને પોતાના પ્રેમી જે ભક્ત એના જે મનોરથ પૂરા કરે છે એને લાડ લડાવે છે, એને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર

1837 ચૈત્ર સુધી નવમીના દિવસે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું, મનુષ્ય તન ધારણ કર્યું. એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર કેટલું રહ્યા, હમણે આ જેઠ મહિનો ચાલે છે ને, જેઠ સુદ દસમના દિવસે મહારાજે અંતર્ધાન થયા, અદ્રશ્ય થયા, જતા નથી રહ્યા. જેમ સૂર્ય ઉગે ને ત્યારે આકાશની અંદર જે તારા હોય એ દેખાતા બંધ થઈ જાય છે, એવી રીતે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જે દેખાતા હતા એ સંત સ્વરૂપની અંદર અંતર્ધાન થયા. ત્યાં તો વસંત વેણ સાંભળું ને શ્રીજી વાસે, સાચા સંત માયા રે બોલી હરિ સામે રહ્યા. મહારાજ જયારે ગયા ને ત્યારની આ વાત છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જયારે પોતાનું દર્શન આપવાનું બંધ કર્યું ત્યારે એક સેકન્ડ માટે, એક સમય માટે શોક વ્યાપી ગયો. પણ એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લીમતરુ નીચે જે લીલાઓ કરી હતી, જે જ્ઞાન આપ્યું હતું, જે સ્મૃતિ આપી હતી, જે બોધ આપ્યો હતો, પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન નિરૂપ્યું હતું ને, એનાથી પ્રતીતિ થઈ. ત્યાં તો વસંત વેણ સાંભળ્યા, શ્રીજી વસે સાચા સંત માય, આથી અદ્રશ્ય થઈને સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ થયા. તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 1837 ચૈત્ર સુધી નવમીના પ્રગટ થયા. 11 વર્ષ સુધી છપૈયાને અયોધ્યામાં એમણે બાળ લીલાઓ કરી અને ત્યાર પછી એમણે ઘરનો ત્યાગ કર્યો. એને દિવ્ય વન વિચરણ, કલ્યાણકારી વન વિચરણની શરૂઆત કરી. એ પણ સંવત 1849 અષાઢ સુધી દસમીના દિવસે એમણે ઘરનો ત્યાગ કર્યો. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનના એટલા લીલા ચરિત્રો ક્રિયાઓ છે, આપણે સૌ એમના આશ્રિત છીએ, આપણને ખ્યાલ છે. ફક્ત ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે ભગવાનના જે પૂર્વે અવતારો થઈ ગયા ને, મત્સ્યકચ્છાદિક છે, રામ અને કૃષ્ણ, આ બધા જે ભગવાનના અવતારો થઈ ગયા ને, એમાં એ વખતે સમય, સંજોગ, સ્થિતિ કે જે ગણો તે નહોતું, એને કારણે એ કોઈ ભગવાનના એવા ચરિત્રો વિશેષ કરીને પ્રાપ્ત નથી. ભગવાન કૃષ્ણનો શ્રીમદ ભાગવત લીલા ચરિત્રનો ગ્રંથ કહેવાય, 12 સ્કંદ છે એમાં, પણ એમાં ફક્ત 1/10 સ્કંદની અંદર જ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોની વાત આવે છે. બાકીના 11 સ્કંદની અંદર તો અન્ય ભક્તોના આખ્યાનો આવે છે. એટલે 10મ સ્કંદ 1 ભગવાન કૃષ્ણના લીલા ચરિત્ર છે. ભગવાન રામચંદ્રજી તો પૃથ્વી ઉપર 10,000 વર્ષ રહ્યા, પણ એ ભગવાન રામચંદ્રજીના લીલા ચરિત્રનું કોઈ જ ચરિત્ર પ્રાપ્ત નથી. ફક્ત 14 વર્ષની, 10,000 વર્ષમાંથી ફક્ત 14 વર્ષની લીલાઓનું જ વર્ણન આવે છે. મંથરાને કુબુદ્ધિ સુધીને એને દશરથની પાસે બે વરદાન માગ્યા, ત્યાંથી શરૂઆત થાય. તે ભગવાન રામચંદ્રજી રાવણનો નાશ કરીને પાછા લંકામાં પધારે ત્યાં સુધીનો, કેટલાકે કહ્યું ને એક શ્લોકની અંદર આખી રામાયણની વાત કરી દીધી,

જણમ લો, આટલું રામાયણ છે. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કેવા ચરિત્રો, કેટલા ચરિત્રો કર્યા, કેવા પ્રસંગો, કેવી દિવ્ય લીલાઓ કરી. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંત આધારાનંદ સ્વામી, એમણે પોતે નોંધ્યું છે કે જે દિવસથી હું સંત થયો તે દિવસથી છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે ને સાથે નથી રહ્યો. અને કઈ એવું તો બને જ નહીં ને, સાથે ને સાથે રહેવાનું તો કેવી રીતે શક્ય બને. તેમ છતાં પણ હું જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યો હોઉં, એમણે સ્વમુખે કહ્યા હોય કે એમની સાથે રહેલા સંતોએ સ્વમુખે કહેલા ચરિત્રોની મેં નોંધ કરી. એ વખતના જે પેપર કાગળ હતા પણ એમણે લખ્યું છે કે એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે તો 9 ફૂટ ઊંચાઈ એટલો ગ્રંથ થાય છે. એક પાના ઉપર બીજું પાનું મૂકો, એના ઉપર ત્રીજું પાનું મૂકો તો એની હાઈટ, એની ઊંચાઈ 9 ફૂટ થાય આવો ગ્રંથ. એ વખતની જે હસ્તલિખિત પ્રત મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને સારંગપુર 3 લાઇબ્રેરીમાં અત્યારે છે. કોઈ વાર આપણે ત્યાં જઈએ તો એ ગ્રંથના દર્શન કરવાય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, એને કહેવામાં આવ્યું હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર અત્યારે જે 2 ભાગ છે ને એના સંક્ષિપ્તકરણમાં કરેલા, પણ એ ચરિત્રનો ગ્રંથ, મૂળ ગ્રંથ આટલો મોટો છે. એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે, એનું ત્રીજું પાનું મૂકવામાં આવે તો એની હાઈટ 9 ફૂટ થાય છે. આટલા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. તો 11 વર્ષ સુધી છપૈયામાં જે એમણે લીલાઓ કરી ને, કેટલી લીલાઓ કરી હોય, આપણે તો 1 લાખ છપૈયા માત્રની લીલા હવે પૂરી થઈ ગઈ. આપણે એ ભગવાને 7 વર્ષ 1 માસ ને 11 દિવસ સુધી દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય કલ્યાણકારી જે વન વિચરણ છે ને એની 1 મહિના સુધી કથા કરે છે. શ્રીહરિ વન વિચરણ એની 1 મહિના સુધી કથા કરે છે. તો એ પણ સમયના અભાવે આપણે પણ વન વિચરણને પણ કેટલું અને કેવી રીતે જોઈ શકીએ. તો ભગવાનના આટલાને આવા અગાધ દિવ્ય ચરિત્રો છે. તો આ પ્રમાણે વન વિચરણ કરતાં કરતાં 7 વર્ષ 1 માસ ને 11 દિવસ જ્યારે પૂરા થાય છે ત્યારે એમનું જે વન વિચરણ છે ને એને લોજની અંદર અલ્પ વિરામ આપે છે. લોજની વાવર

લોજની વાવ ઉપર મહારાજે આવીને અલ્પ વિરામ કર્યો અને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમમાંથી એક સંત સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવે છે. વરડીના એને દર્શન થાય છે, એની વૃત્તિ એમાં ચોંટી જાય છે. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા ને, એ બધાએ એવું નક્કી કરેલું કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન માનવા નહીં. પણ વરડીના પ્રથમ દર્શને સુખાનંદ સ્વામીને એવી પ્રતીતિ થાય છે અને આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ લોજની અંદર પોતાના દિવ્ય કલ્યાણકારી વિચરણને અલ્પ વિરામ આપે છે, ત્યાં સ્થિર થાય છે. અને આ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પછીની જે લીલાઓ મહારાજે જે ત્યાં આગળ કરી, તો પછી રામાનંદ સ્વામીનો યોગ થાય છે, દીક્ષા આપે છે અને આ પ્રમાણે પછી તો ધર્મધુરાઈ સોંપે છે. તો એ રીતે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે આ પ્રમાણે અહીંયા પૃથ્વી ઉપર આવીને અનંત પ્રકારની લીલાઓ કરી, અનંત પ્રકારના ચરિત્રો કર્યા અને પોતાના જે દિવ્ય ભક્તો હતા એને સુખ આપ્યું. એ ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિ કેવી, ભાગ્ય મોટા એહ ભૂમિના જીયા.

એ ભૂમિના મોટા ભાગ્ય, જે ભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં વિચરણ કર્યું, હર્યા ફર્યા હરિ આપ, તો એ સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, એ અવતારો ભક્તોની સંતોની ભૂમિ કહેવાય. ભારતની ભૂમિ છે એ ભૂમિ જ ભાગ્યશાળી છે, એમાં પણ સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એ વિશેષ ભાગ્યશાળી છે. કારણ કે ત્યાં આગળ સમર્પણની ગાથાઓ ગવાય છે, ભગવાન કૃષ્ણે ત્યાં અંતિમ લીલાઓ કરી છે, ભગવાન રામે પણ આ ભૂમિને પાવન કરેલી છે, અને આ ભૂમિની અંદર આ પ્રમાણે કેટલા એવા સંતો અને ભક્તો અવતરેલા છે, અને એ ભૂમિને આ પ્રમાણે અદ્ભુત ચરિત્રો કરેલા છે. મીરાબાઈએ એ ભૂમિની અંદર ગુજરાતની ભક્તિ ભીની કરેલી છે. નરસિંહ મહેતાએ જ્યાં કરતાલ લઈ અને હરિતલની ધૂન મચાવેલી છે. સાધુ સંતો સિદ્ધોની ભૂમિ કહેવામાં આવે છે. જ્યાં આગળ ગરવા ગિરનારની ઉપર સંતો ભગવતોએ ભગવાન માટેની આરાધના અને સાધના કરેલી છે, એવી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એ ભૂમિની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાની દિવ્ય લીલાઓ વિસ્તરી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એમણે જો વન વિચરણ ચાલુ ને ચાલુ રાખ્યું હોત તો જેમ અન્ય પ્રાંતોમાં ફર્યા એવી રીતે ગુજરાતમાંથી પણ બહાર નીકળી ગયા હોત તો આપણે જે ગુજરાતીમાં ભગવાનના લીલા ચરિત્રને ગાઈ અને આનંદ માણીએ છીએ એવો ગાવાનો આપણને લાવો મળ્યો ન હોત. તો એ સૌરાષ્ટ્રની ભૂમિને ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. અને એ રામાનંદ સ્વામી વર્ષોથી કહેતા આવતા હતા, હું તો ડુગડુગીનો વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે, અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભૂમિમાં પધાર્યા અને એમણે અદ્ભુત આવી લીલાઓ કરી. આપણે આ ત્રણ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના જે લીલા ચરિત્રો ચાર દિવસ સાંભળવાના છીએ તેમાં એક ભક્તનું મુખ્ય મધ્યબિંદુ રાખી, કેન્દ્રમાં રાખી અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો કહેશું. આમ તો પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીની ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ચરિતમ, એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો ત્યાંથી તે મહારાજનો અંતર્ધાન લીલાનો દિવસ અહીંયા નજીક આવે છે, પરંતુ આ ત્રણ દિવસના ચાર દિવસના ટૂંકા ગાળાની અંદર આગળ જે આપણે વાત કરીએ બધા ચરિત્રોને ટૂંકમાં પણ સમાવી લેવા શક્ય ન લાગતા સવારે અને સાંજે ભક્તોનો સમુદાય પણ શું કહેવાય કથારસ ન જળવાઈ રહે. કારણ કે સવારે જે બધાને આવવાની અનુકૂળતા ન હોય તો સાંજે અહીંયાથી આખ્યાન શરૂ કરીએ તો પણ કંઈ બહુ એટલી મજા આવે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના જ ચરિત્રો પરંતુ બે ભક્તોના આખ્યાન દ્વારા આપણે વિશેષ એ જ બધા ચરિત્રોને આટલા દિવસમાં સમાવવાનો પ્રયત્ન કરીશું. એમાં સાંજની સભામાં આપણે સ્વામિનારાયણ ભગવાનના મુખનું પાન સમા દાદા ખાચર, જે આપણા બધા ગ્રહસ્થ માટે અત્યંત આદર્શ ગણાય એનું એક અદ્ભુત આખ્યાન અને એ દ્વારા મહારાજના જે ચરિત્રો એ સાંભળીશું. અને સવારની કથામાં મુક્તાનંદ સ્વામી એના ચરિત્રો એના આખ્યાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોને સાંભળીશું. તો સૌરાષ્ટ્રની ભૂમિમાં મહારાજે પોતે આવી રીતે પોતાની જે કર્મભૂમિ બનાવી એ ભૂમિની થોડીક આપણે વાત જાણીએ કે એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જ્યાં આગળ મહારાજ પોતાનું ઘર માનીને 29 વર્ષ 1 માસ અને 27 દિવસ સુધી રહ્યા, તો એ ગઢપુરની ભૂમિ કેવી છે? આખી સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ જ પાવનકારી અને કલ્યાણકારી દિવ્ય છે, પણ એ ભૂમિમાં પણ આ જે ગઢપુરની જે ભૂમિ છે ને એક વિશિષ્ટ ભૂમિ છે. કેમ વિશિષ્ટ ભૂમિ છે? એવું કહેવાય છે કે ત્યાં આગળ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને માંડવ્ય ઋષિ ત્યાં આગળ વર્ષોથી તપ કરતા હતા. ગઢપુરથી થોડેક આગળ આ પ્રમાણે જે ફૂલઝર ઝરો કહેવાય છે ત્યાં આગળ પણ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને એ બધી જગ્યામાં આ ઋષિ આવી રીતે તપ કરતા હતા. અને એ તપોભૂમિની અંદર જ્યારે તેઓશીએ આ પ્રમાણે બહુ જ તપ કર્યું ત્યારે એકવાર તપથી પ્રસન્ન થઈ અને આકાશવાણી દ્વારા એને એવો સંદેશો મળે છે કે આવતીકાલે ભગવાનના દર્શન થશે અને બીજો દિવસનો સૂર્યોદય થાય છે, ભગવાનના દર્શનની રાહ જુએ છે.
પણ એના મનમાં થાય છે કે હું આટલા સમયથી આવી રીતે અન્ન સન્નનો ત્યાગ કરી એકાસને બેસી ભગવાનની આરાધના કરી રહ્યો છું, તો હવે મને ભગવાનના દર્શન થવાના છે, ભગવાનના દિવ્ય ચરણોનો મને સ્પર્શ થવાનો છે, તો હું સ્નાન કરી લઉં. આજુબાજુમાં જોયું તો ક્યાંય પાણી નહોતું, અને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આટલા વર્ષ સુધી એણે તપ કર્યું છે ને, તો એ તપની ફળશ્રુતિ રૂપે એમણે તરત જ આંખ બંધ કરી અને ગંગાજીનું અવતરણ કરવા માટે ગંગાજીને પ્રાર્થના કરી કે તમે નીચે અવતરો, મારે સ્નાન કરવું છે, પાણીની વ્યવસ્થા કરો. પરંતુ ગંગાજી કંઈ એવી રીતે આપણે બોલીએ ને તરત પૃથ્વી ઉપર અવતરે એવું તો ન બને, એને વાર લાગી અવતરતા. અને આ પ્રમાણે ઋષિએ જે જગ્યાએ બેઠા હતા ને ત્યાં જ પગે કરીને આમ પાટું મારી, તો એના તપના પ્રભાવે કરીને પાતાળમાંથી પાણીનો એક ઝરો ફૂટ્યો અને એ પાણી વહેવા લાગ્યું. ગુજરાતની અત્યારે જીવાદોરી સમી જે નર્મદા નદી છે ને, એ પણ જે જગ્યાએથી અત્યારે આવે છે કંટકેશ્વરજી, ત્યાં આગળ મૂળ સ્થાન નર્મદાનું જે ઉત્પત્તિ સ્થાન છે ને, ત્યાં આપણી ટચલી આંગળી જેટલી પાણીની સેર પૃથ્વીમાંથી આપોઆપ ભારે નીકળે છે. અને ત્યાં મોટું મંદિર અત્યારે કર્યું છે અને ઘણા બધા હજારો લાખો ભક્તો નર્મદાના જે ઉત્પત્તિ સ્થાનના દર્શન કરવા માટે ત્યાં જાય છે. એવી રીતે આ માંડવ્ય ઋષિ જે જગ્યાએ તપ કરતા અને પાતાળ આમ પાટું મારીને પાતાળમાંથી પાણીનો ઝરો વહેવાનો શરૂ થયો અને એમાં એમણે સ્નાન કર્યું, ભગવાનના દર્શન કર્યા. પરંતુ એ જે પાણી પછી વહેવાનું ચાલુ થયું ને, એ પછી બંધ થયું નહીં. એ પાણી પછી ચાલતું ને ચાલતું રહ્યું, એ પછી એની જે એક નદી બની ગઈ. પણ એ જે પાતાળમાંથી નીકળેલું પાણી છે ને, એ તો પછી વહેવા જ લાગ્યું, તો એને બંધ કરવું કેવી રીતે? અને એ તો ગાંડાની માફક ગમે ત્યાં નીકળ્યું, એ વખતે પછી નદી થઈને પછી ભગવાને દ્રષ્ટિ કરી એટલે પછી તો એ બંધ થયું. પણ એ વખતની જે નદી થઈ ને, એ નદીનું નામ પડ્યું કેલો. કેલા નદી જે આપણે કહીએ છીએ ને, એ આમ તો નદી કહેવાય એટલે સ્ત્રીલિંગ કહેવું જોઈએ, પણ એ ગાંડાની માફક પાણી વહેતું હતું એટલે એનું નામ કેલો પડ્યું. અને એ કેલા નદીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું એટલે પછી એનું નામ ઉન્મત ગંગા પડ્યું. હરિલીલામૃતની અંદર આ ઉન્મત ગંગા આજે ઉત્પત્તિનો અદ્ભુત મહિમા લખેલો છે. અને હું મહાત્મા લખ્યું છે કે એના ઉપરથી કોઈ પશુ પક્ષી ઉડે ને, એનું પણ કલ્યાણ થાય, એનું પાણી પીવે, એનો સ્પર્શ કરે. એ નદીમાં નીર પાણી ન હોય અને એ જે રજકણ હોય ને એ માથે ચડાવે ને, તો ગંગા સ્નાન જેટલું એમાં પુણ્ય થાય એવો અદ્ભુત ઉન્મત ગંગાનો મહિમા, એ સ્નાનનો મહિમા લખેલો છે. ઘેલા કાંઠે છે ગામ, એનું ગઢપુર નામ ધામ, જૂનું પ્રખ્યાત સદાશ્રીજી તમો. એ ઘેલા નદીને કાંઠે એક ગામ છે, એનું નામ ગઢપુર છે. એ ગઢપુર ગામની અંદર શ્રીજીએ જે લીલાઓ કરી, શ્રીજીએ જે દિવ્ય ભક્તોને સુખ આપ્યા, એની અદ્ભુત વાતો અત્યારે આપણે સાંભળીશું. એવું કહેવાય છે કે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામીને ચાર શિષ્યો હતા, મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. મુક્તાનંદ સ્વામી એટલે જે મુક્તાનંદ સ્વામીને આપણે આવતીકાલે સવારે વાત કરવાના છીએ એ નહીં, પણ આ આત્માનંદ સ્વામીના ચાર શિષ્યો એના નામ હતા. એકનું નામ મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. એ જે મેનનાથ હતા ને, એ મેનનાથની કૃપાથી, એમના આશીર્વાદથી દાદા ખાચરના જે પૂર્વજો એમને આ પ્રમાણે આશીર્વાદ મળેલા, ઉન્નળ ખાચર અને રાણદેભાઈ એમને આ મેનનાથના આશીર્વાદ મળેલા કે તમારા કુળ કુટુંબની અંદર એક ઉત્તમ ભક્ત થશે અને એ ભક્ત છે એ ભગવાનને તમારે ત્યાં ખેંચી લાવશે. અને એ પ્રમાણે મેનનાથના આ પ્રમાણે આશીર્વાદથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એમની સાથે સમગ્ર ઐશ્વર્ય અને અક્ષર મુક્તો લઈને જ મહારાજ પધારેલા. આપણે સૌ સ્વામિનારાયણના આશ્રિત હોય, મહારાજનું પૃથ્વી ઉપર પધારવું, એમની જે નાનું નિમિત્ત ગ્રહણ કર્યું એનાથી આપણે સૌ વિદિત છીએ, જાણીએ છીએ કે બદ્રિક આશ્રમને વિશે દુર્વાસાનો શાપ થયો અને એ સભાની અંદર જે બધા મુક્તો ભક્તો બેઠેલા એ બધાને પણ ભગવાનની સાથે આ પૃથ્વી ઉપર અવતરવાનું થયું, જન્મ ધારણ કરવાનું થયું. તો એવા જે મુક્તો હતા
એ મુક્તો મહારાજની સાથે જ આ પૃથ્વી ઉપર પધાર્યા અને જુદા જુદા સ્વરૂપે અહીંયા આગળ મહારાજ પધાર્યા. કેટલાકની મહારાજે સ્વમુખે ઓળખાણ કરાવી, કેટલાકના પૂર્વજન્મની વાત પણ મહારાજે સ્વમુખે કહી કે આ તે પૂર્વે આ હતા. તો એવી રીતે આ જે કુટુંબની અંદર મેનનાથના આશીર્વાદથી આ પ્રમાણે એક મુક્તોનો જન્મ થાય છે. એમનું નામ એભલ ખાચર. એભલ ખાચર માટે સ્વયં શ્રીજી મહારાજે એવું કહેલું છે કે તેઓ પરીક્ષિતનો અવતાર હતા. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાની જે કથા આવે છે એ પરીક્ષિતના અવતાર સમા એભલ ખાચર આ પ્રમાણે ગઢપુરની અંદર એમનો જન્મ થાય છે. એ એભલ બાપુને આ પ્રમાણે બે પત્નીઓ હતા, એકનું નામ સુરપ્રભા દેવી અને એકનું નામ સોમપ્રભા દેવી. તો એમના જે પત્ની આ પ્રમાણે સુરપ્રભા દેવી હતા, એમના થકી એમને આ પ્રમાણે ચાર પુત્રીઓ થાય છે, જીવબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. અને સોમપ્રભા દેવી જે હતા એમના થકી એમને એક પુત્ર થાય છે જેનું નામ દાદા ખાચર. નાના હતા ત્યારે એને ઉત્તમ કુમાર, ઉત્તમ એવું એમનું નામ હતું, ઉત્તમ ખાચર, ઉત્તમ કુમાર. તો એ રીતે એભલ પરિવારની અંદર આ પ્રમાણે આવી રીતે ચાર દીકરી અને એક દીકરાનો જન્મ થાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ને ત્યારે 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ પધાર્યા. અહીંયા આગળ દાદા ખાચરનો જે જન્મ થાય છે એ દાદા ખાચરનો જન્મ સંવત 1856 પોષ વદ છઠના દિવસે, 1856 સાલમાં જ પોષ વદ છઠના દિવસે થાય છે. એટલે કે શ્રીજી મહારાજ જ્યારે આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પધારે છે એ સમયે દાદા ખાચરનો હજી જન્મ થયેલો છે. મહારાજે સૌરાષ્ટ્રની અંદર અલા ગુજરાતની અંદર પધાર્યા પછી રામાનંદ સ્વામીના સ્વધામ ગમન પછી આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર બધે વિચરણ શરૂ કરેલું છે. અને રામાનંદ સ્વામી જે જે વિસ્તારમાં જતા હતા, વિશેષ કરીને તો કચ્છ ભુજની અંદર એ વખતે સત્સંગ હતો અને સૌરાષ્ટ્રમાં પણ સત્સંગ હતો, તો એ બધા જ ગામોની અંદર સહજાનંદ સ્વામીનું આ પ્રમાણે દિવ્ય વિચરણ થતું હતું. શ્રીજી મહારાજ સૌરાષ્ટ્રની અંદર જે દિવ્ય વિચરણ કરતા હતા એની જે ગાથા, એનો જે પ્રભાવ પ્રતાપ સમગ્ર ગુજરાતની અંદર પણ સંભળાતો હતો. અને એ ગુજરાતની અંદર એવો પ્રભાવ પ્રતાપ સંભળાતો હતો તો એ વખતે સૌરાષ્ટ્રના બે ભક્તો માચા ખાચર અને પૂંજો ડોડિયો એ બંને ભગવાનને શોધવા માટે ઘરેથી નીકળે છે અને બંને એક જગ્યાએ ભેગા થાય છે. મને સમાચાર પૂછે કે તમે કઈ બાજુ જાઓ છો, પહેલાં એ કહ્યું તમે ક્યાં જાઓ છો, બંને કહ્યું કે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. એટલે કે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે ને, પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળતા હતા. આ વાત સાચી છે કે ભગવાનને શોધવા માટે, ભગવાનને મેળવવા માટે ઘર બારનો ત્યાગ કરીને ભક્તો નીકળતા હતા. તો પાણીમીના પૂંજો ડોડિયો અને કારિયાણીના માચા ખાચર બંને ભેગા થાય છે અને આ ચર્ચા કરે છે. પછી બંને કહે છે કે બે એક જ કામ માટે નીકળ્યા છીએ અને અહીંયા તો ભેગા થયા, પણ બંને જે રીતે જુદા જુદા નીકળ્યા હતા ને એવી રીતે જુદા જુદા જ હજી નીકળીએ, કારણ કે બે જો સાથે નીકળીશું તો એના કરતાં જો જુદા હશું ને તો બેમાંથી એકને તો ભગવાનની ભાળ થાય, અને જેને તને જો ભગવાન મળે તો તું મને ઓળખાણ કરાવજે, મને મળે તો હું તને ઓળખાણ કરાવીશ. આવો વિમર્શ કરી અને બંને જણા આ પ્રમાણે પાછા ભગવાનની શોધમાં નીકળ્યા. કારિયાણીના જે માચા ખાચર છે એને સૌરાષ્ટ્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થઈ કે આ ભગવાનનો અવતાર છે. ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે એને હાથ પગ નાક કાન આપણા જેવું જ હોય, અને એવી રીતે એકલા આટુલા જ્યારે સૌરાષ્ટ્રમાં બેઠા હોય અને એવા દર્શને પ્રતીતિ થવી ને એ બહુ અઘરી છે. અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણને જે દર્શન થાય છે, અહીંયા ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં જે વિરાજમાન છે, જય જય જય ઘનશ્યામ તુમારી, એ વાત ન્યારી જુદી છે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર નથી હજી સંપ્રદાયની એવી કોઈ સ્થાપના થઈ, નથી કોઈ મઠ મંદિર કે એવા હજારો લાખોની સંખ્યામાં આશ્રિત ભક્તો. એ સમયે શ્રીજી મહારાજ વન વિચરણ કરીને શુકલકડી એમનું જે શરીર છે એ કાયાની અંદર ભગવાનના દર્શન કરવા, પ્રથમ દર્શને પ્રતીતિ લાવીને, એ એમની કૃપાની જ વાત છે. બાકી ભગવાન પ્રગટ હોય ને ત્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય ભાવ આવે ને.

0: છે પાછળથી ગુણ ગાયે પ્રભુજી પ્રગટ રહે સંત માયે.
1: પ્રગટ ભગવાન હોય ત્યારે એના ચરિત્રની અંદર પ્રતીતિ આવતી, એના સ્વરૂપમાં પ્રતીતિ આવતી નથી. વચ્ચે એક સ્વામીજીનો પ્રસંગ યાદ કરી લઈએ, કારણ કે એમનામાં પણ ભગવાન પ્રગટ છે. પ્રસંગ મુંબઈનો જ છે અને આખો પ્રસંગ આંખની સામે ઇદમ યાદ આવે છે. પ્રમુખ સ્વામીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને મુંબઈના જ એક સન્નિષ્ઠ જૂના હરિભક્ત નારાયણભાઈ પટેલ કુર્લાવાળા, એમના ઘરે એમનો એક પૌત્ર, એ પૌત્રને એવી ટેવ કે એનો જન્મ થયો ને થોડોક સમજનો થયો ને ત્યારથી પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો, છબી, મૂર્તિ હંમેશા સાથે ને સાથે રાખી, હરતા ફરતા ખાતા પીતા જે આપણે કરવાની છે ને સાધના, એવી એક આ નાનો અબુદ્ધ બાળક એ જાણે કે અજાણે સ્વામીશ્રીની છબી સાથે રાખે અને આવી સાધના કરે. અને કોઈ પણ વ્યક્તિ એને બાપા બાપા કે, ઘણા બાળકોને એવી ટેવ હોય આંખમાં એલા મોઢામાં આંગળી નાખે તો લે જ નહીં, આંગળી કઢાવો તો રૂમાલ રાખે, કંઈ એવી વસ્તુ પકડી રાખે, અહીંયા આ વિદેશની અંદર બેલી બે ટેડી બેર રાખીને બધા સૂઈ જતા હોય છે, એવી રીતે આ બાળક સ્વામીશ્રીની એક મૂર્તિ સાથે ને સાથે જ રાખે અને આખો દિવસ બાપા બાપા બાપા બાપા બોલે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે અને મુલાકાતનો જે રીતે સમય નક્કી કર્યો હતો એ પ્રમાણે નારાયણભાઈ પોતાના પૌત્રને લઈ અને મંદિરે પધારે છે. સ્વામીશ્રીની રૂમમાં જાય છે અને સ્વામીશ્રી રૂમમાં આમ વિરાજમાન, સામે બાપા બેઠેલા છે સોફા ઉપર, બારણું ખોલ્યું, પેલો પૌત્ર સાથે છે, દાદા અને દીકરો બંને એમ પ્રવેશ કરે છે અને છોકરાએ રૂમની સુધી તો હોંશે હોંશે આવીને આરે ફોટો છે એમ લઈને પ્રવેશ કર્યો. જેવો બારણામાં પગ મૂક્યો ને, પાંચ હઠ કહેવાય છે, બાળ હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, જોગી હઠ અને રાજા હઠ, એ બાળકે ઉંબરામાં પગ મૂક્યો અને બ્રેક લાગી ગઈ બસ. એના દાદા આગળ હતા એને આ આંગળી ખેંચીને, પણ બાળક જ્યારે બ્રેક મારે ને, ગાડીની હેન્ડ બ્રેક ન છોડી હોય ને ગાડી જેવી રીતે સ્ટોપ થઈ જાય ને એવી રીતે પછી કાંઈ કરાય નહીં એને. એને કહ્યું ચાલ બાપા પાસે, હવે મુલાકાતના સમયમાં તો શું છે કે એનો વારો હોય એટલે બીજા કહે ચાલો ભાઈ જલ્દી, પેલો બાળક ખસે નહીં. એને દાદાએ કહ્યું ચાલ બાપાનું દર્શન કરવા, વધારે આમ પાછો પડતો જાય એટલે દાદાએ સહેજ વધારે આગ્રહ કર્યો ને હાથ ખેંચ્યો ને તો બાળકનું શસ્ત્ર શું, રોદ અને રડવાનું શરૂ કર્યું. બાપા આ દ્રશ્ય જુએ છે, બાપાએ કહ્યું કે એને ત્યાં રહેવા દો. બાપા બહુ મનોવૈજ્ઞાનિક સાયકોલોજીસ્ટ છે ને, એની બધી સ્થિતિ પરિસ્થિતિ પામી જાય. સ્વામીશ્રી કહ્યું કે એને ત્યાં ઊભા રહેવા દો, તમે એના વતી આવીને દર્શન કરી જાઓ. એટલે નારાયણભાઈ આવ્યા અને સ્વામીશ્રી પાસે આવીને એને રજૂઆત કરી, બાપા આખો દિવસ, હજી એમની સાથે ફોટો મૂર્તિ હતી, આખો દિવસ તમારો ફોટો સાથે ને સાથે, હરતા ફરતા ખાતા પીતા સૂતો હોય તોય પણ સાથે લઈને સૂવે છે અને અત્યારે કોણ જાણે કેમ અહીંયા હઠ પકડી નથી આવતો. બાપાએ આપણા બધાની જે સ્થિતિ પરિસ્થિતિ એની એક માર્મિક ટકોર કરતા કહ્યું કે બાપા કે પરોક્ષમાં બધાને પ્રતીતિ છે, એ ફોટાને ભલે ને સાથે રાખે પણ પ્રગટ હોય ત્યારે એને સાથે રાખવા એ સાધના છે, એ સ્વરૂપને ઓળખવું ને એ અઘરું છે. તો અહીંયા આગળ પણ આ માચા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સોરઠની અંદર એકાંકી એકલા બેઠેલા જુએ છે ને, એને પ્રથમ દર્શને પ્રતીતિ થાય છે, એને પ્રણામ કરે છે અને મહારાજના ચરણોમાં પોતાનું શીશ અર્પણ કરે છે કે મહારાજ અમારે ત્યાં તમે કાર્યાણી પણ પધારો. મહારાજ એને જાણતા હતા કે આ ભક્તો સાચા ભાવથી જોડાયો છે, એને પ્રતીતિ આવી છે. મહારાજે કહ્યું કે હમણાં નહીં પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરી અને ત્યાર પછી અમારું એ બાજુ વિચરણ ગોઠવાશે અને અમે દિવાળી પછી તમારે ત્યાં આ પ્રમાણે આવીશું. એવી રીતે મહારાજે એમને વાત કરી. માચા ખાચર તો મહારાજે આવી રીતે એમને જ્યારે વાત કરીને તો એ જાણીને ખૂબ એમને આનંદ થાય છે કે હા મહારાજનું એને દર્શન થયું અને એ વધારે આનંદ લઈ અને પોતાના ઘર તરફ હવે જાય છે અને થાય છે કે મહારાજ મારે ત્યાં પધારશે, મારે ત્યાં ભગવાન પધારશે. અંતરમાં પ્રતીતિ આવી ગયો ને, એનો જે રણકાર એનો જે અવાજ છે ને નાભીમાંથી નીકળે, બાકી તો હોઠ બોલે હૈયું ના બોલે, પણ આજે એનું હૈયું નાચતું હતું. ભગવાનના જે દર્શન થયા એને એને પ્રતીતિ થઈ અને પાછા ફરતા એના પરિવાર સગા સંબંધી ગઢડાની અંદર એભલ ખાચર છે એમને ત્યાં જઈ એભલ બાપુના દરબારમાં રાત રહે છે. અત્યાર સુધીમાં કેટલી વાર એભલ બાપુના ઘરે માચા ખાચર આવી ગયા છે, આજનું એનું આગમન અનેરું છે. આજે જે અહીંયા આગળ આવ્યા છે ને, પણ એનો આનંદ સમાતો નથી. આજ આનંદ મારા ઉરમાં, એ નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રતીતિના પદ લખ્યા છે ને, એવો આનંદ આજે માચા ખાચરમાં છે. એને અંતરમ નાચી ઉઠેલું છે. એભલ પરિવાર માચા ખાચરને અત્યંત આવા આનંદિત જોઈ અને બધા ભેગા થાય છે. એને કે બાપુ શું લાગ્યું, શું કંઈ પ્રાપ્તિ, તે કોઈને લોટરી લાગી અને કંઈ છાનો રે, એવી રીતે એને કંઈક આમ આખું એનો ભાવ જ જુદો જણાય છે. એટલે એભલ પરિવાર બધું એકત્રિત થાય છે અને એમને પૂછે છે કે બાપુ તમારા અંતરમાં આટલો અત્યો અનેરો આનંદ છે, એનું કારણ શું? એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એમાં હર્ષદભાઈએ લખ્યું છે કે પથ્થરને પીગળાવી દે ને એવી વાતો કરે છે, એના અંતરમાંથી એવી વાતો થાય કે શું એ સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું એ શું સ્વરૂપ છે. હૈયાને હચમચાવી નાખે છે, આસુરી દેવી બની જાય છે, પંચ વિષયના ભાવ જ્યાં નિર્મૂળ થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે, મનના સંકલ્પો શમી જાય છે, વાણીમાં દિવ્યતા છે, અલૌકિકતા છે, મૂર્તિ કામણગારી છે, મહામાનવ દેખાય છે. બીજા બધા તો માનવ હોય, આ મહામાનવ હજી એ કામણગારી મૂર્તિ, એનું હાથનું લટકું, હા કરનું લટકું, આંખનું મટકું, ચાખડીનો ચટકો મારા અંતરમાંથી વિસર્યો નથી. મારા દૈણે એક જ વાર દર્શન કર્યા છે અને એ પણ દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સિંહાસન, એવી રીતે નહીં. અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે જે દિવ્ય ભવ્ય સિંહાસન બનાવ્યું હતું અને એવા જે દર્શન કર્યા ને તો એ ન વિસરે, પણ અહીંયા તો એવું તો કશું જ નથી. પણ ભગવાન તો ગમે ત્યાં બેઠા હોય, એકલા અટૂલા હોય, પણ એ સ્વરૂપમાં સાચા અર્થમાં જ્યારે વૃત્તિ જોડાય છે અને એ સ્વરૂપ સમજાઈ જાય છે ને, પછી વિસાર્યો નવ વિસરે નત નટ નટવર નંદન વેશ, એ પછી આંખમાંથી દૂર કરવો વિસારવો હોય તો એ વિસરે નહીં. માચા ખાચર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની એની પ્રતીતિની વાત એભલ પરિવારને કહે છે અને એભલ પરિવાર મહારાજના ચરિત્રોની અંદર એમના વર્ણનની અંદર તરબતર થઈ જાય છે. એ સમયે માચા ખાચર કહે છે કે જેવી રીતે આ પ્રમાણે રૂકમણીનું કાંડું ભગવાન પૂર્ણ પુરુષ તમે પકડ્યું ને, એવી રીતે મારા કાંડાનો, મારા હાથનો સ્પર્શ સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. એભલ પરિવાર એ સ્પર્શ કરે છે અને ધન્યતા અનુભવે છે. માચા ખાચર સુવા માટે જાય છે, એભલ પરિવાર પણ સુવા માટે જાય છે, પણ સુતા સુતા વિચારે છે કે શું એ ભગવાન ખરેખર ભગવાન પ્રગટ થયા છે. અને ભગવાનમય બનીને આખી રાત એમની વીતે છે. ખરેખર જો એ ભગવાન પ્રગટ થયા હોય તો એમના અમને પણ દર્શન થાય અને એમને પણ એ દર્શનની તાલાવેલી લાગે છે. અને સવારે જ્યારે માચા ખાચર કાર્યાલય જવા માટે વિદાય લે છે ને, ત્યારે એભલ પરિવાર એ વિનંતી કરે છે કે જો તમારે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે ને તો અમને પણ એની જાણ કરજો, અમે પણ એ ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થઈ છું. સમય આવ્યો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણે જે રીતે કહ્યું હતું એ પ્રમાણે મહારાજનું આ પ્રમાણે કાર્યાણીમાં આગમન થાય છે. તે પૂર્વે શ્રીજી મહારાજ ગઢપુર પધારે છે. ગઢપુરમાં મહારાજ પધારે છે રહેવા માટે નહીં, કાર્યાણી જવા માટે. અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને, એ મંદિરની પાછળ એક પીરનો તકિયો છે, મુસલમાનની દરગાહ છે. એટલે એ જ એ અક્ષર પુરુષોત્તમનું જે મંદિર છે એ ટેકરા ઉપર મહારાજ આ પ્રમાણે પધારે. આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સંત છે, મહારાજની સાથે છે. આનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરવા જાય છે તે દરમિયાનમાં મહારાજ આ ટેકરા ઉપર જઈને આ પ્રમાણે અહીંયા આગળ બેઠા. અને એ વખતે મહારાજ જ્યારે ત્યાં બેઠા ને ત્યારે ત્યાં કેટલાક બાળકો રમતા હતા. મહારાજે બાળકોની સામે આમ દ્રષ્ટિ કરી, બાળકોની સમાધિ થઈ અને સમાધિની અંદર ભગવાનના દિવ્ય ધામનું સુખ એમને આવવા લાગ્યું. અને બાળકો તો બધા મૃતપાય થઈને પડી ગયા. એ સમયે એક બાળક દોડતું અહીંયાથી જતું રહ્યું. એણે ગામની અંદર જઈને વાત કરી કે કોઈ એક બાવો આવ્યો છે અને એને એક દ્રષ્ટિ કરી તો બધા બાળકો મરી ગયા. એ વખતે ગામ ધણી જીવા ખાચર, એભલ ખાચરના નાના ભાઈ જીવા ખાચર એ ગામ ધણી હતા. દરબાર તરીકે નાના ભાઈ હતા પણ કારભાર એ સંભાળતા. એણે એ વાત સાંભળી એટલે દોડતા દોડતા જરી ત્યાં આગળ આવ્યા અને આગળ આવીને એને જોયું તો ખરેખર ઘણા બધા બાળકો આ રીતે સમાધિ અવસ્થામાં હતા, પણ એને લાગ્યું કે મરી ગયા છે. એટલે એ પણ હફળા ફફળા થઈ ગયા. પણ જરા ગામ ધણીને એને થોડીક ભગવાન કૃપાથી એવી સૂઝ આવી કે હું જો આ બાવાની કંઈ છેડતી કરીશ તો મારી પણ આ દશા થશે, મારી સામે દ્રષ્ટિ કરી છે હું પણ મરી જશે. એટલે છે ને કંઈ કરવાને બદલે, નીતર દરબારો છે ને થોડુંક વર્ણન આપણે આગળ સાંભળશું એ વખતે કેવા હતા, પણ એમણે કશું મહારાજને ન કરતા, કોઈ હથિયાર ન ઉગમતા, હુકમ ન કરતા, ચરણમાં પડીને વિનંતી કરી કે હું ગામધણી છું અને મારું ખોટું દેખાય એટલા માટે તમે આ બધા જે મરેલા બાળક છે ને એને ચમત્કારિક શક્તિથી પાછા જીવતા કરો, અને તમારે કંઈક ખાવું હોય, કંઈક જરૂરિયાત હોય તો હું ગામમાં જઈને લાવી આપું. મહારાજ જાણતા હતા કે આ કોઈ મરી નથી ગયા, દ્રષ્ટિ કરી બધા સજીવન થયા, અને એમને જે ભગવાનના દિવ્ય ધામ અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષધામના અધિપતિ એમની સામે છે, પણ એ જે ધામના રહેવાસી છે એ ધામની ઝાંખી આ નાના નાના અબુદ્ધ બાળકોને મહારાજે કરાવી, અને બાળકોના મુખેથી ભગવાનના દિવ્ય ધામનું વર્ણન જ્યારે સાંભળે છે ને તો જીવા ખાચરને પણ પ્રતીતિ આવે છે. અને એ કહે છે કે મહારાજ, મહારાજ એટલે કોઈ પણ સાધુ મહારાજોને જે મહારાજ કહે એમ, અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનને મહારાજ કહીએ છીએ, એ વખતે એવો ભાવ નહીં હોય કે મહારાજ તમે અહીંયા રોકાવ અને હું તમારા માટે કંઈક મીઠાઈ લઈ આવું. મહારાજ એનો ભાવ જાણીને આ અહીંયા જ હવે અમને વધારે રોકાવાનું છે, એટલે મહારાજ કહે છે કે જલ્દી આવજો, કારણ કે આનંદાનંદ સ્વામી જ્યાં સુધી નદીમાંથી સ્નાન કરીને આવે નહીં ત્યાં સુધી મહારાજને ત્યાં રોકાવાનું છે. તે દરમિયાનમાં ગામધણી જીવા ખાચર બજારમાંથી સુખડું પેંડા લઈ આવ્યા, અને મહારાજે એમાંથી એક કણ મોઢામાં મૂકી એને પાવન કર્યા, બાકીની પ્રસાદી બાળકોને આપી દીધી, અને મહારાજ ત્યાંથી જવાની તૈયારી કરે છે. જીવા ખાચર સામે જ જોઈ રહે છે અને કહે છે કે અહીંયા રોકાઈ જાઓ. મહારાજ કે હમણાં નહીં, પછી આવીશું. અને મહારાજ ત્યાંથી નીકળી અને કારિયાણી પધારશે. કારિયાણીની અંદર મહારાજ કારતક સુદ એકાદશીના દિવસે આ પ્રમાણે પધારે છે. 8 મહિના સુધી મહારાજ કારિયાણીની અંદર રહે છે. કારિયાણીની અંદર ઘણી બધી લીલાઓ છે, અને કારિયાણીને રામકુંડ ને ભીમકુંડ ગળાવ્યા, વિષ્ણુ યાગ કર્યો, એ બધી વાત અત્યારે આપણે વિસ્તારથી નથી કરતા. પરંતુ એ કારિયાણીની અંદર મહારાજ જ્યારે વિરાજમાન હતા તે દરમિયાનમાં માચા ખાચરે જેમ પોતાના ઘરે લગ્નનો ઉત્સવ હોય એવી રીતે મંડપ બાંધ્યો છે, બધે આમંત્રણ આપ્યું છે, એમાંનું એક આમંત્રણ ગઢડિયાની અંદર એભલ પરિવારને પણ આપ્યું અને એને કહ્યું કે આવી રીતે તમે પણ દર્શન કરવા માટે આવો. તો એમને એક સ્મૃતિ થઈ આવી કે માચા ખાચરે આવી એક વાત આપણને કરી હતી, એ ભગવાન જો આવ્યા હોય તો આપણે જે 3 ગાડા જોડીને એભલ ખાચર, એમના બંને રાણી સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, 4 દીકરીઓ જીવુબા, લાડુબા, પાંચીબા, નાનીબા અને ઉત્તમ કુમાર દાદા ખાચર અને એમનો બીજો બધો સાગરીતો પરિવાર સેવકોને લઈ અને કારિયાણીની અંદર પધારે છે. મહારાજ માચા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સભા પૂરી થઈ અને એ સમયે એમનું આગમન થાય છે. માચા ખાચર મહારાજની બાજુમાં રહી અને બધા જે પરિવારો આમંત્રિતો સગા સંબંધીને બોલાવ્યા છે એનો પરિચય કરાવી રહ્યા છે, એમાં એભલ પરિવાર મહારાજના દર્શને આવ્યો અને એમણે કહ્યું કે મહારાજ અહીંયા બાજુમાં ગઢપુર ગામ છે અને ત્યાંના ગામધણી એભલ બાપુ આપના દર્શને પરિવાર સહિત પધાર્યા છે. મહારાજે એમના સામે દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. માચા ખાચરે ફરી ઓળખાણ કરે કે આ એમના 2 પત્નીઓ છે, આ સુરપ્રભા દેવી, આ સોમપ્રભા દેવી. દીકરીઓની ઓળખાણ કરાવી, જીવબા લાડુબા. મહારાજ આ પરિવારની સામે દિવ્ય દ્રષ્ટિથી, કરુણા દ્રષ્ટિથી એક નજરે જોઈ અને પોતાને દ્રષ્ટિ પ્રસાદી નામ પ્રસાદીભૂત કરી રહ્યા છે, એના ઉપર દિવ્ય આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે નાનો બાળક 4 વર્ષનો ઉત્તમ કુમાર આવ્યો અને એની વર્ગે કે આ એભલ બાપુનો એકનો એક પાટવી કુંવર ઉત્તમ કુમાર છે, અને એવી જ્યારે એનો પરિચય કરાવ્યો ને ત્યારે મહારાજ નાના એ બાળકના માથા ઉપર હાથ મૂકીને કે મહારાજ કહે છે એ તો અમારો એ બાળક છે. અને એ સમયે શ્રીજી મહારાજ કહે છે અમે એને માટે જ અહીં આવ્યા છીએ અને અમે ત્યાં જ રહેવાના છીએ. માચા ખાચરને થોડી ફાળ પડે છે કે લાવ્યો હું, મહેનત હું કરી અને અહીંયા મંડપ બાંધ્યો છે, મહારાજ કહે છે અમે એને માટે આવ્યા છીએ અને અમે ત્યાં જ રહેવાના છીએ, તો કદાચ કાલે જ આ લોકોને આવ્યા બોલાવ્યા એ જ ખોટ થઈને આ તો 3 ગાડા લઈને પાછા આવ્યા છે. જેને પહેલાંથી બધી સંધિ થઈ ગઈ, નક્કી થઈ ગયું હોય કે હવે તમે કાલે આવો ને અમે જઈશું, કેવું થયું? મહારાજે માચા ખાચર ઉપર આમ દ્રષ્ટિ કરી કે હમણાં અત્યારે નહીં જઈએ પણ અમે ત્યાં જ રહેવાના છીએ, આ પ્રથમ પરિચય છે અને સમય આવે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધારવાનું નક્કી થાય છે. કારિયાણીનો ઉત્સવ પૂરો કરીને જ્યાં જ્યાં મહારાજને બીજે જવાનું હતું એ બધું નક્કી કરી, વિચરણ પૂરું કરી અને હવે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારી રહ્યા છે. હમણે જ આ વર્ષે જ આપણે એક ઐતિહાસિક પ્રસંગ સાંભળ્યો, જાણ્યો કે શ્રીજી મહારાજને ગઢડાની અંદર પધાર્યા ને 200 વર્ષ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાનના જન્મની જેમ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાયો એવી રીતે મહારાજનું ગઢપુરમાં આગમન એને 200 વર્ષ પૂરા થયા. એ દિવસે ગઢપુરની અંદર અદ્ભુત એક લીલા પ્રસંગ બની ગયો. એભલ પરિવારે જે રીતે મહારાજ પધાર્યા અને એનું સ્વાગત સન્માન કર્યું હતું એવી જ રીતે સમગ્ર ગઢડા ગામને સ્વચ્છ કરેલું. શેરીઓ બધી વળાવી, શેરી વળાવી સજ્જ કરું, ઘેરે આવો રે શેરડીએ પધરાવું, ફૂલ હરી ઘેરે આવો રે. એભલ પરિવારે જે એવું કર્યું હતું એવું જ 200 વર્ષ પછી પણ હમણે જ ગામધણી એભલ પરિવારના જ ભક્તજનોએ આવું કરેલું. બધા બધા ઘોડાઓ શણગારેલા અને એના ઉપર બધાને બેસીને મહારાજની મૂર્તિને આ પ્રમાણે ત્યાં ધામધૂમથી પધરાવે છે. તો શ્રીજી મહારાજનું ગઢપુરની અંદર હવે પધારવાનું છે. દાદા ખચરના આ કુટુંબીજનોને આનંદ સમાતો નથી. શેરી વળાવી સેજે કરું ઘેરે આવો રે. સમગ્ર ગઢપુર ગામ આ પ્રમાણે ધોઈને સ્વચ્છ કર્યું છે. શેરીઓની અંદર સાથિયા પૂર્યા છે. ઢોલ ત્રાસા નગારા વગેરે વગાડાવી અને વાજતે ગાજતે મહારાજને આ ગઢપુરની અંદર પધરાવે છે. મહારાજ પણ ગઢપુરની અંદર આવે છે ને એનો આખો આનંદ અને અનેરો જુદો છે. કારણ કે હવે તેઓ ત્યાં જ સ્થિર થઈને રહેવાના છે. એટલે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારે છે. એભલ પરિવારે એમનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ત્યાં આગળ રહ્યા. થોડા દિવસ મહારાજ અહીંયા રહે છે, થોડા દિવસ જીવા ખાચરના દરબારમાં પણ રહે છે. એભલ બાપુ ને જીવાક બાપુ આ બંને સગા ભાઈ છે. બંનેના ભાગની અંદર 6-6 ગામડાઓ આવેલા છે. આમ તો એ છે કહેવાય ને કે દાદા ખાચર દરબાર ગામ ધણી છે. બંનેને આ પ્રમાણે 13 ગામ હતા. જીવા ખાચર અને એભલ ખાચર બંને વચ્ચે 13 ગામ હતા. એમાં આ પ્રમાણે એભલ પરિવારને માંડવધાર, રળિયાણા, લાખણકા, જિંજાવદર, સુરકા, નાના તાજપર આ 6 ગામ અને ગઢડા બંને માટે અડધું અડધું. જીવા ખાચરના ભાગમાં અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, માળોદ અને વનાળા આ 6 ગામ અને અડધું ગઢડું. આવી રીતે 13 ગામના આ બંને ધણી ગામડા ગામમાં નાના નાના ભલા હોય પણ આ રજવાડા કહેવાય. એમાં એભલ પરિવાર છે એ મહારાજના અનન્ય ભક્ત, મહારાજને વિશે વધારે ભાવના છે. પણ જીવા ખાચર છે ને એ વખતે મોટા ડેલીના ધણી કહેવાતા હતા, મોટા ડેલીવાળા કહેતા. કારભાર એમના હાથમાં થોડો વધારે હતો એટલે મહારાજને શરૂઆતના ઓલામાં ત્યાં પણ રાખે છે અને એભલ બાપુ એમને ત્યાં પણ રાખે છે. દાદા ખાચરના ચરિત્ર આપણે વધારે સાંભળવાના હોય, એભલ બાપુના 2 પ્રસંગની ખાલી સ્મૃતિ કરી લઈએ કે મહારાજને આટલા માન પાનથી પોતાને ત્યાં પધરાવે છે, મહારાજને પોતાને ત્યાં રાખે છે. પ્રથમ દર્શને એમને પણ મહારાજને વિશે ભગવાનપણાની ભાવના થાય છે અને પોતાને ત્યાં રહેવા માટેનું આમંત્રણ આપે છે. તે છતાં પણ એભલ બાપુને હજી એમનો જે કુસંગ, એમના જે પૂર્વના સંસ્કારો એ બધું ગયું નથી. એટલે એક વાર એવું બને છે કે તેઓ શ્રી બીડની અંદર ખેતરની અંદર આ પ્રમાણે ત્યાં શું કહેવાય બધા ભાયાતોની સાથે મહેફિલ કરી રહ્યા છે અને એ બધાએ પછી મહારાજની વિશે એવી વાત કરી કે આ તો ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક અજાણ્યો છોકરો, એને તમે તમારા ઘરની અંદર રાખો. અને એ પોતે કે ભગવાન છે પણ શું નિશાની કે ભગવાન છે, કોની ખાતરી છે કે ભગવાન છે, બધાને ભગવાન થવું તો ગમતું હોય છે એવી કુસંગીની આ મહેફિલની અંદર ચર્ચાઓ ચાલી. અને ચર્ચાના શબ્દો એમના કાને પડ્યા ને હજી એવું અંતર બરાબર રંગાયું નથી. મનડું રંગાયા વિના ભક્તિ નહીં ભાવે. ઉપરથી રંગાયા પણ અંતરમાં હજી પૂર્ણ પ્રતીતિ નથી આવી. એટલે એભલ બાપુ એકદમ ત્યાંથી મહેફિલમાંથી ઘરે આવે છે. એ વખતે બને છે એવું કે શ્રીજી મહારાજ છે ને જીવા ખાચરના દરબારમાં રહેતા હતા પણ આજે અહીંયા આગળ આવેલા છે દાદા ખાચરના દરબાર, એભલ પરિવારના દરબારની અંદર. અને બાપુને તો તમોગુણ વ્યાપેલો છે અને ખુલ્લી તલવાર લઈને આવી અને દિલ્હીની અંદર દરબારગઢમાં પ્રવેશ કરે ત્યારે 2 બાજુ 2 રૂમો હોય છે જ્યાં બધા એના સાગરીતો ભાયાતો બધા બેઠા હોય, જેને હોકા મેડી કહેવાય. કોઈ મહેમાન આવે ને એને ત્યાં જ એટલી જેટલી સ્વાગતા કરવી હોય એ કરતા હોય. પણ આવી રીતે તમોગુણની અંદર ખુલ્લી તલવાર લઈને ત્યાં આગળ અહીંયા આવ્યા અને ગમે તેવું બોલવા લાગ્યા અને કે ક્યાં છે સ્વામિનારાયણ, હું એનું માથું કાપી નાખું. એના સાગરીતોને થયું કે જે બાપુ મહારાજને આટલા ભાવથી અહીંયા બોલાવી લાવે છે એનું માથું ફેરવું લાગે છે, આવું શું બોલે છે. એટલે એક દરબાર

તો એ જ ઓરડામાં આવ્યા. હવે શું કરવું? પણ એ વાસુદેવ નારાયણના ઓરડાની લીલાઓની અંદર આ પ્રસંગ નોંધ્યો છે અને એવું કહે છે કે જેવા એ ભલબાપુ અંદર આવ્યા ને, ખુલ્લી તલવાર છે આત્માને, ક્યાં છે સ્વામિનારાયણ? અને જ્યારે તમોગુણ વ્યાપેલો હોય ને ત્યારે તો માણસને કાંઈ, બાપા ઘણી વાર વાત કરે છે કે જ્યારે ક્રોધ વ્યાપ્યો હોય ત્યારે સગા બે ભાઈ હોય તો કે તું મને ઓળખેશ, કારણ કે કોઈ કોઈને તું મને નથી ઓળખતો એમ તું કોઈને નથી ઓળખતો ને, કારણ કે અંદર આસુરી તત્વનો પ્રવેશ થયો છે. તો હેભલ બાપુએ જેવો અંદર પ્રવેશ કર્યો, મહારાજ તો ભગવાન છે ને, સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે શો કરે. ભગવાને સૂક્ષ્માતિ સૂક્ષ્મ રૂપ લઈ લીધું. ઉપનિષદની અંદર બ્રહ્મ માટે આવું કહેવાયેલું છે અને બ્રહ્મ થકી પરબ્રહ્મ પર છે, તો જે બ્રહ્મ કરી શકે તો પરબ્રહ્મ તો કરી શકે. ભગવાન માટે એવું કહે છે અણુરણ્યાન મહતો મહિયાન, ભગવાન મોટાથી અતિ મોટા છે અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. ભગવાને અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું. એભલ બાપુએ દરબાર એલા ઉત્તરાબાદાબારના ઓરડામાં, વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ અને મહારાજ માટે આમ તેમ શોધ તપાસ કરી, ઉપર નાટ એટલે કે આવા જે બિંબ હોય એના ઉપર જોયું કે ત્યાં ચડી ગયા, એ તો બધે જોયું, ક્યાંય ન મળ્યા. હજી પણ એ પ્રસાદીનો પટારો એ જ ઓરડામાં અત્યારે પણ છે. એ પટારો ખોલ્યો, એને થયું કે કદાચ આની અંદર પેસી ગયા હોય તો, અને એની અંદર જોઈને આમનામ તલવારે કરી અને એની શોધ શરૂ કરી કે જો હોય તો માથું ઉડાવી દઉં. બધી જગ્યાએ જોઈએ છે પણ મહારાજ ક્યાંય મળતા નથી. વાસુદેવ નારાયણના ઓરડાની અંદર પ્રવેશ કરો ત્યારે, આજે પણ પ્રવેશ કરીએ ત્યારે જમણા બાજુ, આપણો જમણો હાથ જે બાજુ હોય ને એ બારસાખ, અને ત્યાં જે બારણું આમાં આડું આવી જાય એની નીચે એક આટલો નાનો ગોખલો છે. હમણાં જ અમે ત્યાં ગઢડા ગયા હતા, એ ગોખલો ફક્ત 1.25 ફૂટ આમ છે અને આમ 1 ફૂટ જેટલો, આમ 1.25 ફૂટનો અને આમ 1 ફૂટનો. એ ગોખલાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સૂક્ષ્મ રૂપ લઈને બેસી જાય છે. આમ બારણું ખુલ્લું છે એટલે ગોખલો લોક થઈ ગયો, બરાબર ને, દરવાજો એની આડો આવી ગયો. બાપુએ ચારેય તરફ જોયું પણ ભગવાન એને મળ્યા નહીં. આમ એ મેં હમણાં આગળ વાત કરી હતી ને કે આ ચક્ષુથી તો ભગવાન દેખાતા નથી, એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે એને જ ભગવાન દેખાય. ભગવાન ત્યાં હતા, એ જ ઓરડામાં હતા, એ ભલ બાપુને દેખા નહીં. થોડી વાર પછી એનો તમોગુણ શાંત થયો, એ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પછી પસ્તાવો કરે છે. આવા 2-3 પ્રસંગો એભલ બાપુના જીવનની અંદર બને છે કે ભગવાનને લાવે છે, પધરાવે છે, પરંતુ તરત ને તરત એને પ્રતીતિ આવતી નથી. ભગવાનની પ્રતીતિ કોણ કરાવે? તો સંતો જ ભગવાનની ઓળખાણ કરાવે. છેલ્લો એક પ્રસંગ કહીને ત્યારની કથા આપણે પૂરી કરીએ. શ્રીજી મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું હોય તો એવી રીતે ઘોડસરના દરબાર ઝાલમસિંહ બાપુ, એમના જે માતુશ્રી હતા ને અંબાબાઈ, એમના માતુશ્રી હતા, એ બહુ ભક્ત હતા. તો ત્યાંની ગામની એક બાઈ અંબાબાઈ એ જેતલપુરના યજ્ઞમાં આવેલા છે અને જેતલપુરના યજ્ઞની અંદર મહારાજના એને દર્શન કર્યા ને, એ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. એ બાઈ પાછી ઘોડસરની અંદર જઈ અને આ પ્રમાણે આની આજ વાત કરે તો ત્યાંના જે દરબાર ઝાલમસિંહ એના માતુશ્રી છે ને, એણે કહ્યું કે મને એ ભગવાનના તું દર્શન કરાવ. ત્યારે એ બાઈ કહે છે કે આવતીકાલે જ સ્વામિનારાયણ ભગવાન અહીંયાથી વડતાલ જવાના છે અને નીકળવાના છે, પણ આપણા ગામમાં રોકાવાના નથી. એટલે આ તો ગામ ધણી છે ઝાલમસિંહ બાપુ, એટલે એણે, એટલે એની માતા જે છે રાજમાતા કહેવાય, એણે એના દીકરાને કહ્યું કે બેટા મારે ભગવાનના દર્શન કરવાના છે અને કહેવાય છે કે સ્વામિનારાયણ આવતીકાલે અહીંથી નીકળવાના છે, તો તું 2 મિનિટ માટે પણ આપણા ઘરે એને બોલાવી લાવ. એટલે પછી જે રસ્તેથી વડતાલ જવાતું હોય એને તો ખબર હોય, એ રસ્તે જઈ અને આ પ્રમાણે ઝાલમસિંહ બાપુ ઊભા રહી જાય છે. એણે સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ જોયા નથી. મહારાજ અને બ્રહ્મચારી બંને ચાલતા ચાલતા વડતાલ જઈ રહ્યા છે, શરૂઆતના વર્ષો છે, ચાલતા જઈ રહ્યા છે. મહારાજ આગળ છે ને પાછળ બ્રહ્મચારી. ઝાલમસિંહ બાપુ આવી રીતે રસ્તામાં રાહ જોઈને ઊભા છે. મહારાજ ત્યાં આગળ પધાર્યા ને, એટલે ઝાલમસિંહ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ મારા ઘરે તમે 2 મિનિટ માટે પધારો. મહારાજ જાણ્યું કે આને કાંઈ સ્વામિનારાયણ બોલે છે, પણ કોણ સ્વામિનારાયણ કાંઈ ખબર નથી, એ ઓળખતા નથી. એટલે મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ તો પાછળ ચાલ્યા આવે છે, અમે તો એના સેવક છીએ. એમ કરીને મહારાજ આગળ નીકળી ગયા અને આને જોયું તો થોડી વાર પછી બ્રહ્મચારી આવે ને આવી મોટી જટા દાઢી, અને મહારાજ કરતાં બ્રહ્મચારીનું શરીર પણ થોડું સ્થૂળ મોટું હતું,
અને એને લાગ્યું કે ખરેખર મહાત્મા તો આ જ છે.

મહારાજનું સુખ લકડી શરીર હતું એટલે બ્રહ્મચારી આવ્યા ને એટલે એને પગ પકડી લીધા અને પ્રણામ કર્યા. બ્રહ્મચારીને થયું કે આમાં કંઈક નક્કી મહારાજે અને ભરમાં એવો લાગે છે, અને એવા ભાવથી પ્રણામ કર્યા ને એવી રીતે બોલાવે કે મહારાજ અમારે ત્યાં પધારો, અમારું આંગણું પાવન કરો. એટલે બ્રહ્મચારી તો મહારાજની આવી બધી સાથે રહે ને ક્રિયાથી પરિચિત છે. બ્રહ્મચારી પામી ગયા કે નક્કી કંઈક આમાં મહારાજનું જ કર્તવ્ય છે. એમણે કહ્યું કે ચાલો, મહારાજ તો વણ પૂછે આ જાલમસિંહ બાપુના ઘરે જઈને ઉભા રહે છે અને એની માતા મહારાજને જુએ છે ને, તો એને પ્રથમ દર્શને પ્રતીતિ થઈ જાય છે, એના અંતરમાં શાંતિ થઈ જાય. હવે વાત બને છે જાલમસિંહની. જાલમસિંહ બ્રહ્મચારીને લઈને આવ્યા અને કહ્યું કે માં માં સ્વામિનારાયણ આપણા ઘરે પધાર્યા, એના ઓવારણા લે. સ્વામિનારાયણ તો ક્યારે નહીં પધારી ગયા છે. બ્રહ્મચારી એ વખતે સમજણ પાડે છે કે સ્વામિનારાયણ તો આ છે, હું તો એનો સેવક છું. એટલે પછી જાલમસિંહ બાપુ બ્રહ્મચારીને છોડી અને મહારાજને પગે લાગે છે અને એ વખતે પ્રશ્ન કરે છે કે સ્વામિનારાયણ, તમે સ્વામિનારાયણ ભગવાન છો તો તમે કેમ મને ઓળખાણ ન કરાવી, તમે કેમ ન કીધું કે હું સ્વામિનારાયણ છું? ત્યારે મહારાજ વાત કરે છે કે મારા સ્વરૂપની વાત હું કરું ને તો તમને પ્રતીતિ આવે નહીં, મારા સ્વરૂપની વાત તો મારા સંત અને શાસ્ત્ર કરશે. અને શાસ્ત્ર છે ને એ ભગવાનના લક્ષણ, સંતના લક્ષણ બતાવે અને સંત છે ને એ ભગવાનની પ્રતીતિ કરાવે. એટલે માટે અહીંયા આગળ પણ એભલ બાપુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસંગ છે પણ સંતોનો સંગ નથી ને, એટલે હજી એને પ્રતીતિ આવી નથી. જો આંખે કરીને જુએ છે, એની સાથે રહે છે, પણ સંગથી એટલે પ્રસંગથી પ્રતીતિ ન આવે. પ્રતીતિ તો સંતથી આવે અને સંતના સંગથી. એટલા માટે કીધું સંતોનો સંગ કરો,

સંત છે ને એ ભગવાનને ઓળખવાની દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભગવાન પોતે કૃપા કરે, દિવ્યમ દદામિ મે દ્રષ્ટિ, ભગવાન પોતે પણ કૃપા કરે અને જો દિવ્ય દ્રષ્ટિ આપે તો ભગવાન ઓળખાય, અથવા તો સંતના સમાગમથી, સંતના સાનિધ્યથી ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. તો એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં એભલ પરિવારની અંદર કેવી લીલાઓ કરે છે, પોતાનું સ્વરૂપ કેવી રીતે ઓળખાવે છે, એ પરિવાર પણ ભગવાનને કેવી રીતે ઓળખે છે એની અદ્ભુત ગાથા આવતીકાલે જોઈશું. દાદા ખાચરનું આખ્યાન, દાદા ખાચરનું જીવન સમગ્ર સત્સંગી માટે એક આદર્શ છે. એની નિષ્ઠા, દ્રઢતા, સમર્પણ, નિર્દોષ ભાવ, એક એક પ્રસંગ અદ્ભુત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, મહારાજના સ્વમુખે આ તો વાત કહેલી છે કે સર્વોપરી ગુરુ આપણા સર્વોપરી એની ટેક, પેખો પંચ સંતો 500 ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના સમકાલીન એમને દીક્ષિત 500 પરમહંસો હતા, એક એક અદ્ભુત હતા, પરંતુ એમાં જ્યારે ગુણાતીતની વાત આવે ને તો એ બરોબર કોઈ જ ન થઈ શકે. એવી રીતે ભક્તમાળાની અંદર બધા જ ભક્તોના ભાવ ભેગા કરે ને તો દાદા ખાચરને તોલ ન બને એવો અદ્ભુત દાદાનું જીવન છે. એટલે તો મહારાજે વચનામૃતના પાને પાને દાદા ખાચર, દાદા ખાચર લખાયું છે. અને કેટલાક પ્રસંગ તો એવા છે કે મહારાજે પોતા કરતાં પહેલું નામ એનું મૂક્યું છે. તો એ કુટુંબની અંદર એવી શું વિશેષતા હતી, મહારાજ વન વિચરણ દરમિયાન જ્યારે નીકળ્યા ને ત્યારે એવો દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છે કે ગોદોહન માત્ર અમારે એક જગ્યાએ ન રહેવું. અને વન વિચરણ દરમિયાનમાં આપણે સૌ જાણીએ છીએ સત્તા સંપત્તિ સુંદરીનો ભારે ભારે યોગ થાય છે, અને કેટલાક તો ભક્તિભાવથી મહારાજને પોતાને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપે છે. ભક્તિભાવ પણ મહારાજ જુએ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેણે નક્કી કર્યું હતું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવવું, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાની બોલી ફેરવી નાખે છે. લોકની અંદર પણ એ વખતે એવું કહેવાતું, વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે ફરે પશ્ચિમ ઉગે શુર. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે ને તો એ લોકની અંદર પણ કોઈ વ્યક્તિ બોલે ને તો પોતાના વચન પ્રમાણે ચાલે રે. અને એટલા માટે લખાયું હતું, રઘુકુલ રીતિ સદા ચલ્યાય, પ્રાણ જાય અરુ વચન ન જાય, કે અમારું એકવાર બોલેલું વચન ક્યારે ફોક ન થાય. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવવું. એ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરની અંદર રહે છે. ગઢડું મારું, હું ગઢડાનું, એ કેદી નહીં મટનારું, એવું તો આ કુટુંબની અંદર શું વિશેષતા હતી, શું સમર્પણ હતું, એ ગાથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી

परम जय योगी जी महाराज अनेक बार साधुता नो अर्थ करता के खंबू एज साधुता, खंबू एज साधुता। एने पर्याय शब्दों में कहिए तो सहन करवू। आपणी भारतीय संस्कृति जे छे के तमे सहन करो। श्री कृष्ण भगवाने गीतामां अर्जुन ने कह्युं, हे अर्जुन, आ बधा द्वंद्वो छे, सुख दुख, हरक शोक, मान अपमान, आ बधुं छे, तेने तू सहन कर। तान तेती शक्ष भारत हो। सहन करवाय। अने आपणा प्रेम परा योगीजी महाराज, एमने तो आपने एक सूत्र आप्यू, ए एमना जीवन द्वारा एमने उपदेश आप्यो के सहन शक्ति ए जबरो गुण छे। सहन करवाथी पोताना हैयामां शांति भरे छे, आनंदना फुवारा छोटे छे, अने मोटा पुरुष जीवमांथी राजी थाय छे। आपणे कहीए के कोई मने बे ढोल मारी जाए अने सहन करवानी ताकात ना, सहन करवी नहीं, समर्थ टका झगड़ा करे एनी आ वात छे। दरेक मोटा पुरुषोए एमना जीवन में आ सहन शक्ति केरवी छे, अने ए सहन करे छे तो एमांथी आपने घणू जाणवानुं मळे छे। अब्राहम लिंकन पण कहता कि मारा जीवन नी अंदर मुश्किलो आवे ने, अड़चण आवे के आवुं सुख दुख आवे, ए कहे छे हीरा ने माणेक समजो छुं, पतंग जेम दोरी खेंचे तम ऊंची आवे छे, ए माणस मुश्किलोमां એ પોતે આગળ વધી શકે છે। ભગવાન સ્વામિનારાયણે પણ શ્રી હરિચરિત્રમાં સાગરની અંદર અનેક જગ્યાએ સહન કરવાના ઉપદેશો સંત ભક્તોને આપ્યા છે, જે આપણે પુસ્તકમાં જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, તો એમાં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, હરિભક્ત દોષ વિના સહન કરે તેના પર હું પ્રસન્ન થાઉં છું। તો આપણે આ શિબિરમાં આવ્યા છે શા માટે આવ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને આપણે રાજી કરવા માટે આપ્યા છે, તો સહન કરે છે એની પર ભગવાન રાજી થાય છે। યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા હતા કે બે ભક્તો છે, એ કંઈ વાત વ્યક્તિમાં કે ચર્ચામાં એકબીજા ગરમ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા, અને એક ભગતને ગુસ્સો આવી ગયો, તો પેલાને ધોળ ઠપકારી દીધી, પેલો બિચારો પંપાડવા માંડ્યો, એટલે ભગવાન પોતે એકદમ ઊભા થયા। લક્ષ્મીજી કે શું છે, એકદમ આ તો હન્યપાત થઈ ગયો, એકદમ હું દોડ્યા કે મારા ભક્તને તમાચો માર્યો છે, તે મારે એની રક્ષા કરવા માટે જવું પડશે, આમ પંપારવા માટે જવું પડશે। ત્યાં તો ભગવાન આમ થોડે દિન પાછા આવ્યા, ત્યાં લક્ષ્મી કેમ મોટે ઉપાડે ગયા હતા, કેમ પાછા વર્યા, કે ધોબીએ ધોબી થઈ ગયા, શું થયું, પેલા બે હમી છપકારી, એટલે મહારાજ કે મારી જરૂર ના પડી, ભગવાન કે છે એમ, ભગવાન તો આપણને આ ઉપદેશ આપે છે એના જીવન દ્વારા। એટલે મહારાજ પોતે કહે છે સ્વામિનારાયણ ભગવાન કે જે સહન કરે એની પણ રાજી થઉં છું। કુંડરમાં શ્રીહરિ કહે, જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું, સહન કરે તેને પાયો અચળ છે। આપણે સત્સંગમાં સેવા કરે એનો પાયો અચળ છે, બરાબર છે, ગુણ ગ્રાહક બને એનો પાયો પણ અચળ છે, પણ આ એક મહારાજ આપણને નવી જ વાત કરે છે કે સહન કરે છે
એનો પાયો સત્સંગમાં અચળ થાય છે. તો કહેશો ભાઈ કેવી રીતે સહન કરવું? હવે આખી જિંદગી ખમવાનું? તો સહન કરે તો પાયો અચળ થાય ને. હરખા પટેલ આવ્યા હતા અને મૂળ અક્ષરમાંથી સદગુરુ ગુણાતીતાનું સાહેબ પટેલ પગ ધોઈને આવો. જો આટલું સહન ન થયું તો એમને સત્સંગ મૂક્યો પણ પોતાનો સ્વભાવ ન મૂક્યો. જો આટલું ખમી ગયા હોત તો સ્વામી એમાં શું ખોટું કહ્યું? ગાડલું બગડે એટલે સ્વામીએ પગ ધોઈને આવવાનું કહ્યું. હવે આટલું પણ સહન, આજે ઘર ઘરમાં ઝઘડા કેમ થાય છે તમે જોશો કે બાપ દીકરા હોય એને ઝઘડો થાય છે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થાય છે, સાસુ વહુમાં ઝઘડો થાય છે. સાથી સહન શક્તિનો એકદમ અભાવ છે. એક શબ્દ પણ આપણે સહન કરી શકતા નથી. તારે યોગી મહારાજ તમે જુઓ એના જીવમાં કેટલું બધું સહન કર્યું છે. સહન કરીને પછી આ વાત કરે છે, એમને વાત નથી કરતા. સૂત્ર છે એ જીવન નથી ઘડતું, પણ ઘડાયેલું જીવન છે ને એ સૂત્ર બનાવે છે. એમ યોગી મહારાજ આ સૂત્રમાં સહન શક્તિ એ જબરો ગુણ છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે એના જીવનમાં 17 વર્ષ વિઘ્નાદનાથ સ્વામીનો તિરસ્કાર, માન, અપમાન, ગાળો સહન કરી છે. 100 વાર ગુંભા પાટું માર્યા છે. યોગી બાપા કે ગુંભા મારે હું ઊભો રહું. બાપા તમે ભાગી ના જાઓ કે ના, આપણે કોઈક મારે આપણે અમાત કરીએ, અમાત ઓમ કરીએ. યોગી બાપા કે કશું જ નહીં, આમ જ ઉભો રહો, અપટો અદબ પલાઠીને ટકતા. કેમ? કે આપણે ગુરુને રાજી કરવા છે. ગુરુના પગ ડાબીએ તો ગુરુ રાજી થાય, ગુરુને જમાડીએ પત્તર ધોઈને કે તો રાજી થાય, ગુરુની પથારી પકડીએ તો રાજી થાય. આ ગુરુ માણી રાજી થાય, આપણે ગુરુ રાજી કરવા. યોગી બાપા કે આ રીતે વાત છે, સમજ્યા? 40 વર્ષ ધોકા ખાધાસ, તૈયાર ગાદી પર બેઠા છે બાપા કે 40 વર્ષ ધોકા ખાધાસ, સમજ્યા? આમ તો આ નથી તોડવું પડે. કોઈ પણ વસ્તુ છે એ જોગી બાપા અમને સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય ને, સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ, જેમ માનની મૂર્તિ પૂર્ણાનંદ સ્વામી એમ કહેતા, એમ સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય યોગી મહારાજ સહન કર્યું, આખી જિંદગી સહન કર્યું છે દરેકનું. એકવાર પરમ પૂજ્ય યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, કડિયા શહેરીમાં વિજ્ઞાનદાસ સ્વામીની સેવામાં હતા. બાપા રોટલી વણતા હતા અને ગુરુ વિજ્ઞાનદાસ આવ્યા. જોગી શું કરો છો? સ્વામી રોટલી વણું છું. એમ તે ગુરુ વેલણ લઈ અને એ હાથમાં માર્યું. નહીં તો એ અનેક વાર વેલણ માર્યા છે પણ બાપા કે બોલવાનું જ નહીં, નો કમ્પ્લેન એટ ઓલ. બાપા કહીશું તો કે જે આપણે સારા માટે કરવું છે, આપણે સહન કરવું છે તો ગુરુ રાજી થાય. બાપા તમને આમ બધું બોલે, ગારો બોલે, અફસરદર મૂર્ખો છું, બુદ્ધો છું કે ભાન નહીં તો ખોટું ના. બાપા કે આપણે આત્મા છીએ કે કડવા વચ્ચે

જઈએ. બાપા કે ગુણાસ્વામી નહીં કહ્યું કે આવા સાધુ તો ખાહડાવ મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય અને બીજામાં સુડા ગાદલામાં સુવાળી મૂકે તો પણ નરકમાં નાખે. આ શબ્દો બે સહન કરવાના, તો એ સહન કર્યા છે બાપાએ. અમતા યોગીમાં યોગીમાં નથી કહેતા, એમણે ઘણું ઘણું એના જીવનમાં સહન કરીને પછી આપણને આ વાત આપી છે. તો ગુરુ વેલણ માર્યું તો બાપા બોલ્યા નહીં, પણ ગુરુને પાછો દુર્વાસા જેવા હતા, રુદ્રનો અવતાર, તે જોડે હણસી પડી હતી પેલી લોઢી ઉતારવાની, તે હણસી લીધી. ગુરુના હાથ કોમળ હતા વિજ્ઞાનદાસના, તે હણસી લઈ અને અહીં ચૂંટણો ભર્યો, અહીં આમ ફેરવી અને આમ ખેંચ્યો, માંસનો લોચો કાઢી નાખ્યો. યોગી મહારામ કહેતા માંડ્યા, ગુરુ નિષ્ઠુર મૂકીને ચાલ્યા ગયા. તે વખતે હરગોવિંદાસ મહેતા હતા, એમણે કહ્યું બાપા તમને આ ગુરુ આવું વગર વાંકે, વાંક હોય ને કંઈક કહેતો તોય આપણે ખમતા નથી, આ તો વગર વાંકે આવું કર્યું તમને એમને તો ભાગી જઈએ. તો કે ના, ગુરુ આપણને વળે ને ટોકે ને તો આપણે આગળ વધાય. ગુરુ ખમે કે સારા માટે કે. પછી બાપા કહેતા કે ઈયર હોય ઈયર, એને ભમરી ઝાલી લાવે, પછી ભમરી ઈયરને ઝાલી લે, ચટકા મારે. કેટલા ચટકા મારે કોઈને ખબર છે? કેટલા? 1000. બહુ કહ્યું, 32 કે 36 ચટકા મારે ભમરી. એમ કહે હવે ઈયર કેવી હોય? આ કોમળી હોય, આના જેવી હું મારી. આવી 32 ચટકા કેવી રીતે ખમે? પણ જો ખમે ને તો ભૂચર છે ને એમાંથી ગેચર થઈ જાય, આકાશમાં ઉડાવવાનું નહીં જાય. તે બાપા કહેતા, યોગી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીનું પંક્તિ યાદ કરાવતા, શું કહેતા બાપા કે જેમ

કોણ કેટલું સહન કર્યું યોગી બાપાએ. જો આ યોગી બાપાનું જીવન ચરિત્ર તમે વાંચો તો ઘરમાં સાસુ વહુના ઝઘડા આપોઆપ મટી જાય, કે મારા સાસુજી કે મારા બા સારા છે, હજુ હોણસી વડે મને છૂટ્યો ખણીને મારો લોચો કાઢ્યો નથી. આજે વાત વાતમાં છૂટાછેડા બને છે. સાથી, સહન શક્તિનો અભાવ. જુઓ, ઇતિહાસમાં મોટા પુરુષ સહન કર્યું છે, કૃષ્ણ ભગવાને સહન કર્યું છે, રામચંદ્ર ભગવાને સહન કર્યું છે, સીતાજીએ સહન કર્યું છે. જ્યારે રાવણનો નાશ થયો અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન પોતે અયોધ્યામાં પુનઃ પધાર્યા અને પબ્લિક તો ભેગી થઈ ગઈ, આખું અયોધ્યા નગર ભેગું થઈ ગયું કે હો, રામ ને લક્ષ્મણ અને સીતાજી પધાર્યા. પણ ભગવાને આ લોકો માટે એક રચના કરી કે સીતાજી, તમે રાવણના ઘરમાં જઈને આવ્યા છો, જો તમે શુદ્ધ હોય, 100 ટચનું સોનું હોય શુદ્ધ, ત્યાં તમને કોઈ રાવણ વિશે ભાવ ન થયો હોય, એટલે કહે ત્યાં પણ તમે પતિવ્રતાનો ધર્મ રાખ્યો હોય અને શુદ્ધ સ્વરૂપ હોય તો અગ્નિ પરીક્ષામાં પસાર થાઓ. લો, અગ્નિમાં મરી જાય, માનું ભડતું થઈ જાય. તો સીતાજી આખા અયોધ્યા નગરીમાં દેખતા પોતે અગ્નિમાં પ્રવેશ કરે છે કે જો મને રાવણને ત્યાં હું રહી હોઉં, પણ મને રામચંદ્ર ભગવાનનો બીજો સંકલ્પ થયો હોય, કેવી રીતે મન કર્મ અને વચને દેહથી પણ જો થયો હોય તો અગ્નિ મને ભરખી જાય, જો ન થયો હોય તો અગ્નિ એકદમ શાંત થઈ જાઓ. બધા દેવતાગ્નિ શાંત થઈ ગયું અને પછી રામચંદ્ર ભગવાન સીતાને અયોધ્યામાં પ્રવેશ આપે છે, એ બધા આપણે જાણીએ છીએ. પણ ભગવાન તો પછી રામ રાજ સ્થપાયું અને ભગવાન રામચંદ્ર રાજા બન્યા. તે પોતે તપાસ કરવા નીકળ્યા કે હા ભાઈ, ગામમાં બધું કેમનું જ છે. રાત્રે સીઆઈડી તરીકે તે ધોબીન ધોબણ બે બાસતો હતો, આ ઝઘડો થવાનો જ. ધોબી આખા બોલો છે, હમણાં ત્યાગલ સાંઈ કહ્યું ને, લવ્યો દરજી, એના બૈરાને ધમકાવ્યું અને એ કુવામ પડ્યો. સહન શક્તિ નથી. જો સહન શક્તિ હોત તો શું આવે, આપણા પતિદેવ છે, કહી ગયા, કશો આવતો નહીં, અને કહી ગયો હું હોજે બનાવી, મારી ભૂલ થઈ ગઈ. અને એ સહન બે લોઢો ગરમ થઈ ગયો, પ્રેશર કુકર ફાટે એટલે ખલાસ, નુકસાન જ છે એમાં, સમજ્યા. તે ધોબીને ધોમ વાંચતો હતો, તે ધોબી બોલ્યો કે હે, ઘરની બહાર નાખ્યા, આ ઘરમાં તારો ટોટ્યો નહીં, એ તો પેલો દશરથનો રામ છે ને, એ રાવણના ઘરમાં ગયેલી સીતા રાખ, હું ના રાખું, નાખ્યા મારા ઘરની બહાર, મારા ઘરમાં તારો ટોટ્યો ના જોઈએ. લ્યો, અને આ ભગવાને કોનો કોણ હોભર્યું, એલા રામચંદ્ર ભગવાન સીઆઈડી તરીકે નીકળેલા ને, કોને કોણ હોભર્યું, મારું આટલું પણ કલંક આવ્યું, લોકાપવાદ, લોક અપવાદ, લોકાપવાદ આવ્યો, એટલે ભગવાને હાંભરી લીધું હતો. પછી ભગવાન પોતાના મહેલમાં ગયા, પડી ગયા અને હવામાં તરત લક્ષ્મણજીને બોલાયા. એટલે લક્ષ્મણજીને એમ મનમાં કહી, મોટા ભાઈ ફરમાન કરશે, પારવાનો હોય તો આજ્ઞાંકિત સેવક હતા, એટલે કે તમારી ભાભી અને અમારા ઘરવાળા સીતાજી જાઓ, વાલ્મીકિ ઋષિના આશ્રમમાં મૂક્યા હો, આ વાત કરી. લક્ષ્મણજી દિલગર થઈ ગયા, પણ આ આજ્ઞા થઈ, ઉપરથી ઓર્ડર આવે એટલે શું કરવું, જેમ મધ્યસ્થ કાર્યક્રમ ઓર્ડર આવે ને, એમાં ઉપરથી ઓર્ડર આવ્યો, આ કરવું શું. એટલે લક્ષ્મણજીએ રથ જોડ્યો અને રથ લાવ્યા, સીતા માતાને હેડો. સીતાજીને મનમાં કે આજે રવિવાર છે, મારા દિયરજી લક્ષ્મણ વીરા ચોપાટી પર લઈ જશે અને આઈસ્ક્રીમ ખાઈશું, હે, સ્વીટકોર્ન ખાઈશું કંઈક, હે, ઉબાળ્યું ખાઈશું કંઈક, સુરતી પોંખ ખાઈશું, રવિવાર છે ને, ચાલો. તૈયાર થઈ ગયા, રથમાં બેઠો સીતાજી, લક્ષ્મણ વીરાએ રથ હાંક્યો. ત્યાં લગીને વાત નથી કહેતા, ઋષિનો આશ્રમ આવ્યો એટલે એના મકા રિસોર્ટ હશે કંઈ, ખર શું કરશું, રિસોર્ટ, એ સ્વિમિંગ પુલ છે, બાથ હશે, નાસ્તા બાસ્તા. અને ઉતર્યા અને તરત પછી પેલું ફરમાન જાહેર કર્યું લક્ષ્મણજીએ,
કે મોટા ભાઈની આજ્ઞા છે આપણા પતિદેવની અને મોટા મારા ભાઈની, કે હવે તમારે મારી સાથે પાછું આવવાનું નથી, તમારે કે શું કરવાનું છે, અહીં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસવાનું છે. તો સીતાજી આ ફરમાન કર્યું તો સીતાજી આમ દિલગીર થઈ ગયા અને લક્ષ્મણજી ચોધાર આંસુએ રડી પડ્યા. લક્ષ્મણજી રડતા જોઈ સીતાને રડવું આવ્યું, એટલે પછી આશ્વાસન આપે લક્ષ્મણજી, તારે ભારતના સન્નારી કહો, આ સીતા માતા કહો, કેવા શબ્દો બોલે છે. કે લક્ષ્મણજી છેલ્લાનું 11મું વતનામત ઘેર જઈને નિરોતે વાંચજો, ચા પીતા ચા પીન, કોફી પીએ કોફી પીન, અને ચા કોફી ના પીતા ઉપાડો પીને શાંતિથી વાંચજો પંખો ઉપર ચાલુ કરી. તો શું કહે છે આ સીતાજી કે લક્ષ્મણજી તમે સહેજે દીર્ઘી ન થશો, રઘુનાથજી અતિ કૃપારુ છે. કેવા છે? આજના બૈરકો તમારા ડોરા ફૂટી ગયા હતા, બધાને દેખતા હું મેં અગ્નિ પરીક્ષા આપી છે કે મારો ધોબો કે તમારા કોણ કાચા છે, તમારા ડોરા ફૂટી ગયા છે, હું શું તો સ્વરૂપ છું. સીતાજી નો નો કિંગ દસ નો રોંગ. શું કહે છે સીતા? આર્ય સન્યારી શું આપણી ભારતની સંસ્કૃતિ છે. શું કહે છે સીતા માતા કે રઘુનાથજી અતિ કૃપારુ છે, તે લોકાપાસ સારું મને વનમાં મૂકી, અને પોતે હતા રામચંદ્ર દુઃખી થતા છે. મારે તમે લક્ષ્મણ વીરા કહેજો સીતાને તો કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી, સુખેથી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસી અને તમારું ભજન કરશે. વિચાર કરો, અત્યારે તો છૂટા છેડા શું કોર્ટમાં ઉભો રાખીને લે અને આજીવિકા પણ લે. એકને લીધા 11 લાખ રૂપિયા લીધા, બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાછું બીજો વિઘ્ન આવ્યું, બીજો જયારે પછી રાસુ યજ્ઞ, અરે પેલો અશ્વમેધ યજ્ઞ થાય છે, સજોડે બેવાનું, સજોડે જોડા હાઈ જ નહીં, સ્ત્રી પુરુષ ભેગું બેવાનું, ધર્મપતિને લઈને બેવાનું યજ્ઞમાં, તો જ ફળ મળે. તો હવે સીતાજીને બોલાયા, તારે પેલા લવને કુશ બે લઈને આવ્યા, તે કહેતા મોબાઈલ એવું કંઈ હતું નહીં. તો કે હારો લવનો જન્મ તો આ કુશ ચોથી લાવી બીજો, પણ એમ એવું બનેલું કે ઋષિ આંખે અપંગ હતા અને લવને આમ ઝૂલાવતા હતા, અને આ છોકરો તો બોટલો પીધેલ નહીં, હોમી છાતી દેલો, કૂદીને બહાર પડેલો, અને ઋષિ આમ મારા સારું ખોલ્યું ખાલી લાગે, હા હા એમનો પેલી આવશે ને મને શાપ દેશે, ટેટોળીને બચાવી જાય, કલ્પના કરશે, હાય હાય શું કરીશ. એ પેલો ડર પડ્યો, ડાભ કુશ સંસ્કૃત લઈને આમ કંઈ મૂક્યો, છોકરો થઈ ગયો. એટલે સીતાજી કે આ બે ચોથી આવ્યા. પછી સીતાજી કહે છે પૃથ્વી માતાને પ્રાર્થના કરે છે, જો આ બીજું કલંક આવ્યું, નિષ્કલંક હતા છતાં, કે હવે હું તારું ફરજન છું, હવે મારે જગ્યા આપું તો હું સમય જઉં, હવે મારો છેલ્લો જન્મ છે, પણ કદાચ રામચંદ્ર ભગવાનની ઈચ્છા થઈને જન્મ હોય તો જન્મ જન્મ મારા પતિ કોણ થાય? રામચંદ્ર ભગવાન. કંઈ ધરતી અત્યારે હોય તો બાઈ શું કે આ કાર મૂકો, હાથ ધોવા, મારે હોમે ના થાય, બોલો સ્વામિનારાયણ ભગવાન. અને કોર્ટમાં ઊભી રાખીને પૈસા લે, કારણ કે આ સહનશક્તિનો અભાવ છે. માટે આ સહનશક્તિ રાખવાની છે. યોગી મહારાજ એટલા હળું તો કીર્તન બોલતા કે જુઓ બસ કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ આવ્યા છે. પણ આપણે ટૂંકમાં, કારણ કે સમય ઘડિયાળ ઊભું નથી રહેતું, કોંટા ઝાલી રાખીએ તો ખરું છે. તો કૃષ્ણ ભગવાન આ લોકમાં આવ્યા, કેટલું બધું દુઃખ આવ્યું છે, તે મહારાજે મુક્તાન સ્વામીને વાત કરી અને જાગા સ્વામીએ ને ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુ

ગુણાતીતાન સ્વામી કહે છે સંસારમાં સુખ એવું જણાય છે પણ સુખ નથી. જણાવવું એ વસ્તુ જુદી છે અને હોવું એ વસ્તુ જુદી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આપણને એમ લાગે બે પાટા ભેગા થાય છે બામાં, પણ જો બે પાટા ભેગા થાય તો આપણે ઘર ભેગા થઈએ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. જણાય છે થતા નથી. આપણે ડોલ હોય, ડોલમાં આપણે આમ લાકડી બોરીએ તો લાકડી વાંકી જણાય છે, છે વાંકી નથી પણ જણાય છે. એમ સંસારમાં સુખ છે જ નહીં. પછી સુખ ક્યાંથી મળે તમે વિચાર કરો. આ સંસાર અસાર છે એમાં સુખ ક્યાંય છે નહીં કે સદગુરુ

તેલોર જ્યાં જુઆ ત્યાં દુઃખની થાય વાત જોરે લોર સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. એટલે તુલસીદાસ મહાત્મા કહે સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી, કાં સુખ હરી કે ચરણ મેં, કાં સંતન કે માય. એટલે શ્રીજી મહારાજ અનેક વાર પરમહંસો કહે હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે, મારે સહન કરવું જ પડે. સહન કરવાથી આપણને સુખ શાંતિ ખૂબ મળે છે. જુઓ ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ્યા, એમને કેટલા બધા દુઃખ આપ્યા છે અજ્ઞાની માણસો, એ જોયું તો આપણને કઈ દુઃખ લાગે. બાપા કહે છે આપણા કરતા ઉતરતાને જોવું, આપણે ચઢિયાતાનું જોઈએ છે. અત્યારે સુરતની અંદર, વડોદરામાં, મુંબઈમાં લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, બીજા ઊંઘાઈ જાય છે. એના કરતા ભગવાને મને 10 by 10 ઓડી આપી છે, ભગવાને મને સુખ્યો કર્યો છે. લો આમ જોયો છો, આમ જોતો નથી ભગવાને આપણે સુખ. સમજણ કરશો સુખ થશે, આમ ચાઈ મળશો તો તારું બંધ, અને આમ કરશો ઉઘરી જશે. બસ એક ભાઈ છે અકર્મીના પડિયા કોણા હારા, એટલો બધો ગરીબ કે પગમાં ચંપલ કે સ્લીપર લાઈન પહેરવાની એની તાકાત નહોતી. 5-6 રૂપિયાનું ચંપલ ખદે હોંગવારીમાં, તો પછી જે ખાઈશું તો બીજા એમ થાય હો શું મારા કર્મની કઠણાઈ, ચંપલ સ્લીપર બૂટ પહેરવા નથી મળતા. એક દિવસ બરોબર આનંદમાં હશે અને રવિવારનો દિવસ હશે, વડોદરા સ્ટેશન પર ગયો અને એને જોયું કે હો ખૂબ આનંદ, રજોગુણ તમામની પર હશે, તે વખત સત્વગુણ વર્તો છે. એક મર્સિડીઝ ગાડી આવી, એના મને આ શેરે કેવા બૂટ પહેર્યા છે અને કેવા મોજા પહેર્યા છે. મર્સિડીઝ ગાડી ઊભી રાખી ડ્રાઈવરે, પછી ડ્રાઈવર ઉતર્યો અને બહાર ઉઘાડ્યું તો જોયું પેલો આમ જુએ શેઠે કેવા બૂટ પહેર્યા છે, કેવા મોજા. પછી એને 2 ઇંચ પગ જ નતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, પેલા ચપકારો થઈ ગયો કે કોક દાસ સ્વામિનારાયણ બાપા દયા કરશે, પ્રમુખભાઈ દયા કરશે, લ્યા હું કઈક ચંપલ બૂટ સ્લીપર લાવી, પણ આ ક્યાં પહેરશે, લ્યો હું એના કરતા બહુ સુખ્યો છું. એમ આપણને બાપાએ ઘણું ઘણું આપ્યું છે બાપાએ, હવે આપણે પેલા સામું જોઈએ છીએ. ઘણી વાર પૈસા મારમ લે, હમણાં આવશે સુખી માણસનું પહેરણ, બહુ થા ધોલ મારી મળું રાતું રાખતા હોય. આપણા વિવેકસાગર સ્વામી કહે છે ક્યાંથી ખોદી હોય તો એ જાણે કે મગરના ચોમડાના બૂટ બહુ સારા હોય, મગરનું ચોમડાના બૂટ એ પહેરી કોક આવ્યો મારો બેટો અને પાછો મર્સિડીઝમાં ઉતરે અને સફારી શૂટ પહેર્યું હોય, મારો બેટો ખરેખર સુખ્યો છે. હા પણ એ બૂટની અંદર પેલી ખીલી રાખતી હોય ને આમ, એ કોણ જાણે, લ્યા કોણ જાણે, એ જ જાણે કેમ મજા છે. કંઈ નહીં, ઢોલમાં મોડું રાતું રાખે છે, મારે સુખ ભગવાન પાસે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આણંદ પાસે સામરખા ગામ છે તેમાં બિરાજમાન હતા અને આણંદના હરિભક્તો મહારાજને કહે છે મહારાજ અમારે ગામ પધારો. મહારાજ કહે છે હમણાં નહીં આવું, નો ટાઈમ. ઓ બાપા બહુ દયા કરો, કારણ બાપા ગામ નજીક છે, આમ ઢેખરો મારે પોકે એવું છે, મારે પધારો મારા બાપા, મારા પ્રભુ તમે પધારો. મારા સમજાવ પણ હરિભક્તો આગ્રહ નહીં દુરાગ્રહ રાખ્યો. મારા કે હાલ ભલે કરો કંકુણા આવીએ છીએ અમે. એટલે હરિભક્તો હરખ ફૂદડા થયા, સ્વામરખાથી આનંદ 2-4 કિલોમીટર સે આવી ગયા. ભૈર ભૈર તૈયારી કરી, મહા કે હેડો સમય પ્રમાણે મહારાજ પોતે સ્વામરખાથી નીકળ્યા. વચમાં એક ઝાડ આવે છે ત્યાં મારા આખો સંઘ ઉભો રાખ્યો, સંતો પાર્ષદો હરિભક્તો બધાને ઉભા રાખ્યા. મહારાજ કહે હોંભળો ભાઈ આપણે આણંદમાં જઈએ છીએ, આણંદમાં આપણું ભવ્ય સ્વાગત થવાનું છે. વડોદરામાં જે સ્વાગત કરે છે સયાજીરામ મહારાજા ગાયકવાડ સાહેબ, એના કરતા આપણું મોટું. ભલે સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો. પણ શ્રીમંત ગાયકવાડે સરકારે સામયું કર્યું ને સ્વાગત,
એ તો આપણું ભવ્ય સ્વાગત, સ્વાગતમ શુભ સ્વાગતમ, આપણું અદભુત દિવ્ય સ્વાગત થવાનું છે. પણ મહારાજ કહેતા મારી એક આજ્ઞા છે, આનંદમાં આપણું સ્વાગત થશે, પણ તે વખતે કોક આપણી પર ધૂળ નાખે, કોકરા નાખે, છોણ નાખે, હુરીઓ બોલાવે, તો કોઈએ એક શબ્દ બોલવાનો નથી. સંતો સાવધાન, કારણ કે દેવાનંદ સ્વામી જેવા હતા પત્તર રાખતા, ઓમ કરે પત્તન સો ડટન, જય સ્વામી. ગોપાલ સ્વામી જેવા હતા એ ઓમ કરી બગલમાંથી વાર ખેંચ નાખે, આ તારો રંજીદાસ, જય સ્વામિનારાયણ. વ્યાકરણ સ્વામી જેવા હતા મરેલા ઘોડા બેઠા કરે એવા. એટલે સંતો તમે વચન છીંચો, તમે કોઈ ઝાડ ના કે ઢેકલા ના કે હુરીઓ બોલાવે, અપશબ્દો બોલે, તો તમારે એમ નહીં કે જા મારા તારા સત્યાનાશ જાય તારું, બોલવાનું નહીં. બસ મહારાજે આદેશ આપ્યો, શિક્ષાપતિ યાદ કરજો, કોઈ કુમતી વાળા કોઈ મારે ગાળો દે તો એને સહન કરવું, એનું ભૂંડું થાય એવો સંકલ્પ ના કરવો. પાછો આ બધું ના બોલીએ કદાચ, પણ પાછું એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નહીં કરવાનો. સંતો સાવધાન. અને હરિભક્તોને કહે છે, કાઠી દરબારો હતા દાદા ખાચર ને પેલા બે ચર ચાવડા બધા ભગુજી, કોઈએ તલવાર ઉગમવાનું નથી, હાથ ઉગમવાનું નથી, ભાલો કશું નહીં, આંખ પણ કરડી કરવાનું નથી. બસ અહો ગુલાલ, અહો અહો ગુલાલ, બસ નીચી. મહારાજે વોર્નિંગ આપી અને પછી સામગ્રી સંઘ આગળ ચાલ્યો, ઝાડથી આગળ ચાલ્યો અને આણંદમાં પધાર્યા. અત્યારે જો તમે આણંદ ગયા હોય તો બોલો અશોક સ્તંભ છે, ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે પધાર્યા. ત્યાંથી ઊંડી શેરી મઠ્યો ચોરો છે, ત્યાંથી પધાર્યા. ત્યારે અજ્ઞાની માણસ હતા એને ઉશ્કેરણથી શ્રીજી મહારાજ પર છાણ નાખ્યું, સંતો પર છાણ નાખ્યું, ઢીખલા નાખ્યા, હુરે હુરે સ્વામિનારાયણ, હુરે હુરે. પણ મહારાજની આજ્ઞા હતી, બે ચાર ચાર હાથ ગયો, પણ તરત મહારાજ જો ભગવાનની આજ્ઞા લો, ગુરુદ્રોહી અને વચનદ્રોહી થશો, એટલે બધો હાથ. અને પછી ત્યાંથી આપણે આપણું ગોયું તળાવ છે, ત્યાં આણંદ આપણું મંદિર થયું છે શિખરબદ્ધ, અને ત્યાં ગોયું તળાવ છે, એની સામે હનુમાન બાપા બેહાડ્યા. આજે હનુમાનજીનો વાર, જાય કષ્ટભંજન હનુમાન દેવની છે. તો મહારાજ તો ત્યાં પધાર્યા. પછી મહારાજ કે સંતો હરિભક્તો બધા હોંભળો કે આપણે મોટો દિગ્વિજય કર્યો, ઈરજીઓ ગઢ સ્થિતિને આવ્યા. અરે કાશી દરબારો કે શું મહારાજ, અમે આવી મૂછો રાખે, હવે અમને કોઈ નોકરીમાં નહીં રાખે, મેં હારા કાથી હારા બાયલા જેવા હતા, પેટલા પેટલાના ઈજળા જેવા હતા રહ્યા છે. આ ભગવાન હતા ને એનું તમે હતા ને આ ભગવાનનું અપમાન કર્યું. મહારાજ કહે છે એવું કશું છે નહીં, જુઓ આપણે લડાઈ કરી હોત, તમે કાઠી દરબાર તો સુરવીર છો, ભગુજી સુરવીર છે, કેવો જુઓ ને ખબર ને મતાળાને એક જ ઘા માર્યો તો ઘોડા હાથો વધારી નાખ્યો, પણ તરબૂજ વધારે એમ, ભગુજી જેવા કે ભગુજી તમે આમ સંગ્રામમાં ચડ્યા હોત તો પાંચ દસ એના મોણમાં, એકાદ બે આપણું મરો તો આપણે ખેડાની જેલમાં જવું પડત, અને ફરી આણંદ ગામમાં આપણા પગ મૂકાત નહીં, આપણે ખામી ખીધું, કશો વાંધો નહીં મારે. પછી મહારાજ નાયા, બ્રહ્માનંદ સાહેબ કે એટલો બધો ગુલાલ ના કર્યો, અઠવાડિયા લગીને માથાની ગુલામને છોણ જશે નહીં. મા કે સારું છે. પછી તો મહારાજ ત્યાં સ્નાન કર્યું હનુમાન બાપાને કુવે, અને પછી મહારાજ પોતે વડતાલ પધાર્યા. પછી આણંદમાં માણસ દેવીને આસુરી સંપત્તિ આવું કામ કર્યું, પણ દેવી સંપત્તિ વાળાને વિચાર હારો કે સંત સંત આપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ, તુલસી તણે દરણ ના દીઠા, રાવણ કૌરવ ને કંસ. એટલે આણંદના માણસો સમજુ હતા, દેવી હતા, એ વડતાલ ગયા અને મહારાજની માફી માગી કે મહારાજ હવે તમે અમારા ગામમાં પધારો અને અમારી આ ભૂલ થઈ ગઈ છે, અમે આખા સમગ્ર આણંદ ગામ બધી આપની માફી માગીએ છીએ, છોરું કછોરું થાય પણ માવતા કમર મહારાજ માટે રાજી રહો, અમારા ગામમાં પધારો, દયા કરો અને અમારા ગુના કરોડો નહીં અબજો ગુના માફ કરો. મહારાજ કે અમારે તો સમતમાં યોગ ઉચે નથી, અમારે તો એમાં હરખ શોખ છે જ નહીં. અને પછી મહારાજ સહન કર્યું, ખમ્યા. તો શાસ્ત્રી મહારાજ યોગીમાં કેવો આણંદનો સત્સંગ થઈ ગયો, આપણે ડૉક્ટર સ્વામી મહંત સ્વામી જ્યાં સંતોની ભેટ મળી. પછી શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે આણંદનો ધર્માદો દાનનો ખરડાવો એટલો બધો થતો કે પહેલું ગાડું વડતાલમાં હોય અને એનું છેલ્લું ગાડું છે આણંદમાં, એટલો ધર્માદો. અને આપણે અંબાલાલ કલ્યાણી યોજના એ દાદો ધર્માડો કરતા, તો જો આ સહન શક્તિ કરી
તો આણંદમાં સત્સંગ વધ્યો છે. માટે યોગીજી મહારાજ કહેતા સહનશક્તિ એ જબરો ગુણ છે. એક નાનું દ્રષ્ટાંત આપ્યું, કારણ કે આ તો બધું કેવું આપણે દ્રઢ કરવાનું છે. બીજી તો સ્વામી કહે ને આ વાતો હવે મિયા ટોણે મિયા ફૂસકો, પણ આ શબ્દો સાંભળ્યા હોય તો કોક વાર આપણી વૃત્તિ પાછી વરે કે આ સત્સંગમાંથી કંઈક લઈને જજો. નહીં કે પ્રભુ સાહેબ કહે તારે માથે નગારા વાગે મોતના એમ નહીં. સહન કરવાનું છે આપણે. સહન કર્યા વગર કોઈ પણ વસ્તુ બનતી નહીં. નો પેઇન નો ગેઇન. એક વાંસળીની કથા શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલમાં કહી દઈએ, કારણ કે ગડિયા તો કોંટા ઉભા રાખું તો ઉભા રહે એવું છે. વાંસળી કહો, મોલ્લી કહો, એને બધી ગોપીઓ પૂછે છે કે અલી તે એમાં શું પુણ્ય કર્યા છે કે ભગવાનના ઓઠ પર તો ચોટીલો 24 અવર્સ ભગવાન હુવે તો પરખે મૂકે છે અને આખો દાડો વાહરી વગાડે છે કે ત્યાં શું કર્યું છે. તો વાંસળી કહે છે એક શબ્દમાં કહું કે ડિટેલ, કે એક શબ્દમાં કહો અને ડિટેલમાં કહો. મેં સહન કર્યું છે તો એના પર એક ભક્ત કહ્યું એક કીર્તન બનાવ્યું છે કે

આવું પડે. એમાં પણ જીવ છે. જગદીશ ચંદ્ર બોઝ પછી કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વનસ્પતિ એમ જીવ છે. મહા કે પૂર્વ દેશમાં વિચરણ કરતો હતો અને અઝાડ નાગડા બાવાની જમાત હતી અને નીલકંઠ મણી ધાવા તે એક બાવો કહે છે, એ નીલકંઠ ઇધર આવ, વોટ આર યુ ડુઈંગ? પેલી લીલી ચાંદડાને ભાજી તું મહારાજ કે નહીં નહીં મુનિ એસા કર્મ ક્યાં ઉસમે જીવ હૈ દુઃખ નહીં. પછી તલવાર લઈને દારો બળે દેખ્યું છે, હમણાં ભૂટ ઉડાડી દઈશ. મહારાજ કેટલા બધા નિર્ડર આ બધા હોય, ગોચીના પાડા જે હોય અને આમ તલવાર ઉગાડીને દારો. મહારાજની ઉંમર કેવી, બહુ તો 12-13 વર્ષની છે લ્યા, આ તલવાર હગી નહીં થાય કારણ. મહા કે નહીં નહીં નહીં, મહા કે આટલો બધો દયારો સ્વભાવ છે એટલે એમાં જીવ રહ્યો છે કહેવાનું. એટલે વનસ્પતિને પણ ભૂખ તરસ તાળ બધું લાગે, કાપો એને દુઃખ થાય, પણ જળ સંજ્ઞામાં જીવ છે. શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, પણ પરોપકાર્યનો આત્મા છે એટલે બધું સહન કરે છે કે વન

ભાગ્યા પેલો વોસલડીને વ્યંધાવું પડે, વિંધાવું પડે રે ને, વિંધાવું પડે રે, વાગ્યા પહેલા વાસલડીને વિંધાવું પડે. અચાનક એક દિન એ તો કારીગરને હાથ આવી અંગડા વિંધાણા એના સરાણે ચડે રે, વાગ્યા પહેલો વાસલડીને એ વ્યંધાવું પડે. જજમેન્ટ આપી દે છે હવે જે આજનો વિષય છે. સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, વારે વારે.

0: હું પડે મારે ભગવાન સ્વામિનારાયણને એ પ્રમુખ સ્વામી મારે પ્રાર્થના કરે કે અમને સહનશક્તિ જબરો ગુણ છે એ સહન કરવાથી આપણા હૈયામાં આનંદના ફુવારા છૂટે, મોટા જીવમાંથી રાજી થાય છે, તો અમને સહન કરવાનું બર મળે એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને ખૂબ બળપૂર્વકની વાતો કરી. સહન શક્તિ એ જબરો ગુણ છે એવું યોગીજી મહારાજનું વાક્ય યોગી ગીતામાં છે, એ આપણા જીવનમાં સારધાર ઉતરે એવી દ્રષ્ટાંત સહિત આપણને આ વાત સમજાવી. હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસમાં જતા પહેલા આપણે એક ખાસ સૂચના સાંભળી લઈએ કે શિબિર આપની આપણે થોડીક ટૂંકાવી છે. 5 ને 30 આપણે શિબિર પૂર્ણ કરવાના છીએ. દોર દોરથી બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ શિબિરમાં ઉપસ્થિત થયા છો, તો સાંજે 5:30 વાગ્યા પછી જે હરિભક્તો અહીંયા રોકાવાના હોય, એમને અહીંયા ભોજન લઈને જવાનું હોય, એવા ભાઈ તમામ હરિભક્તો અત્યારે આંગળી ઊંચી કરશે કે સાંજે શિબિર પૂરી થયા પછી અહીંયા ભોજન લઈને જે જવાના હોય એ ઊંચી આંગળી કરશે. એટલા માટે આ જાહેરાત કરું છું કે પછી સાંજે આપણે ભંડારી સ્વામીને આ વાત કરી શકીએ કે અમારે આટલી રસોઈ બનાવવાની છે, પછી અત્યારે આંગળી ઊંચી નહીં કરો, પછી હાજે હાગમતે રહી ગયા આપણે તો અહીં પ્રશ્નોનો કોઈ પાર નહીં રહે. તો ખાસ બધા અહીંયા ઊંચી આંગળી કરે ભોજન લઈને જવાના હોય તો એક જ આંગળી ઊંચી થાય છે. તો હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસ પછી આપણે એક વીસીડી જોવાના છે આજ પ્રવચન ઉપર, સહન કરે તે શાંતિ પામે. તો ખાસ બધા 10 જ મિનિટમાં પાછા પોતાનું સ્થાન સભાગૃહમાં ગ્રહણ કરશે. સહન કર્યું જ છે બધાએ, ફરી સહન કરજો એવી વિનંતી.
2: શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજેભ્યો નમો નમઃ.

શાહજહાં પુત્ર દારા હતા, એણે કોઈ વિદ્વાન પાસેથી થોડીક ઉપનિષદની વાતો સાંભળી, એટલા બધા પ્રભાવિત થયા, એને એમ થયું કે આ ઉપનિષદનો આપણે ઉડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એટલે સંસ્કૃત ભણ્યા. ઉપનિષદ ભણવું હોય તો એને માટે સામાન્ય સંસ્કૃત ના ચાલે, બહુ આમ હાયર લેવલનું સંસ્કૃત ભણવું પડે. તો એ સંસ્કૃત એ દ્વારા ભણ્યા અને એટલું ઉડાણપૂર્વકનું ભણ્યા કે એણે ઉપનિષદનું ભાષાંતર કર્યું છે. એટલો એને ઉપનિષદમાં રસ પડેલો. ઉપનિષદ ભણ્યા પછી એટલા બધા આનંદમાં રહેતા કે લોકો એને પૂછતા કે કેમ તમે આનંદમાં રહો છો, કે હું વર્ણન નહીં કરી શકું. એટલો એને ઉપનિષદમાંથી આનંદ મળેલો. એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું કે આવી વાત આ દુનિયા ઉપર પડી છે પણ એમને એમ જતી રહેશે તો લોકો જાણે. એટલે એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું. એ ભાષાંતર પછી નજીકના દેશોમાંથી બીજા દેશોમાં ગયું અને જર્મનીમાં પહોંચ્યું. હવે કોઈ પણ ભાષાંતર થાય ને એટલે એ મૂળ તો ફોર્સ રહે જ નહીં, એમાં થોડુંક તો આમ એ ઘટી જ જાય, જે મૂળ રહે જ નહીં. પણ છતાંય એનો એટલો બધો પ્રભાવ કે જર્મનીમાં ગયું તો જર્મનીના એક તત્વચિંતક શોફન હોવર, એણે આ ભાષાંતર વાંચ્યું એની ભાષામાં. એટલા બધા પ્રભાવિત થયા કારણ કે એમાં ઊંડા ઉતરેલા હતા, અધ્યાત્મ માર્ગની દિશાવાળા હતા. 24 કલાક ઉપનિષદ સાથે રાખતા, ઉપનિષદ સાથે જ હોય. સૂઈ ગયા હોય તો ઓશિકાની બાજુમાં ઉપનિષદ હોય, રાત્રે ઉઠે તો કંઈક વિચાર આવે તો ઉપનિષદ ખોલતા. એણે ઉપનિષદ માટે એક વાત લખી છે. ઉપનિષદ હેવ બીન ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી ધ સોલેસ ઓફ માય ડેથ. There is no study so beneficial and elevating as that of the Upanishads. One day or the other, it is going to be a faith of mankind. આવો તો ઘણો બધો મહિમા ઘણા બધાએ કહેલો છે. એ ઉપનિષદમાં ભગવાનના સુખની વાત કરી છે. ગઈકાલે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનના આધારે કરી હતી, આજે આ ઉપનિષદના આધારે થોડીક કરું છું. એમાં તૈત્રીય ઉપનિષદ છે, એનું એક પ્રકરણ છે આનંદવલ્લી. એની અંદર ભગવાનના સુખનું વર્ણન લખ્યું છે. પહેલા મનુષ્યનું સુખ ગણાયું કે મનુષ્ય હોય અને યુવાન હોય અને સશક્ત હોય, યુવાન હોય પણ માદલો હોય પાછો, એને રોગ થયો હોય, નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે એટલે એવું નહીં, યુવાન છે અને સશક્ત છે અને એની બુદ્ધિનો કેટલો વિકાસ થયેલો છે તો વેદોનું અધ્યયન કરાવી શકે એવો છે. વેદો ભણી શકે એવો નહીં, ભણાવી શકે એવો. એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થીઓને ભણાવે એવો એવું ભાષાંતર કરી શકાય. અને એને આખી પૃથ્વીનું રાજ પ્રાપ્ત થયેલું છે. હ્યુસ્ટન નહીં, અમેરિકન સિટીઝન નહીં, એવો આખી દુનિયાનો રાજા છે. પ્રેસિડેન્ટ નહીં, રાજા. એને ચૂંટણીમાં ઊભા રહેવાનું નથી. એ માણસનું સુખ કેટલું કહેવાય કનુભાઈ? એની સંજ્ઞા આપી, એની સંજ્ઞા આપી. એક એને સંજ્ઞા આપો, એક એવું કહો એને જે આ તો સુખને કોઈ આંકડા અપાતા નથી પણ આ તો સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે કે એને એકડો કહો કે એક સુખ કહેવાય એનું. એવા આવા 100 માણસ ભેગા કરવાના, એટલે આવા 100 રાજા ભેગા કરવાના. એ 100 રાજાનું જે સુખ ભેગું થાય એ એક દેવતાનું સુખ, દેવતા એક દેવતાનું આટલું સુખ હોય. એવા 100 દેવતા ભેગા થાય તો એક ગંધર્વનું સુખ, એવા 100 ગંધર્વ ભેગા થાય તો એક દેવગંધર્વનું સુખ,
પછી આગળ બધી વાત આવે છે. હું મને શબ્દો બહુ યાદ નથી, આ બ્રહ્મ દર્શન સ્વામીને એ બધાને યાદ હશે, અને બધા ઉપનિષદમાં બધા શબ્દો લખ્યા છે. છેલ્લે ભગવાનનું સુખ ગણાયું છે, કેટલું છે તો એકડા ઉપર 20 મીણા ચડે. એટલે પેલો જે પૃથ્વીનો રાજા અને યુવાન ને સશક્ત અને બુદ્ધિશાળી, એના એના સુખ ઉપર 20 મીણા ચડાવવા, એટલું ભગવાનનું સુખ છે વાસુદેવભાઈ. એ ભગવાન તમારી પાસે છે. હવે જો આ કંઈ હું નથી કહેતો, ઉપનિષદ કહે છે બરાબર, અને ભગવાન તમારી પાસે છે, મારી પાસે છે, બધા પાસે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, બધા જ કહે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. બરાબર, અંદર ભગવાન છે, બધા જ કહે છે. ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, ઓમની પ્રેઝન્ટ એ તો તમારી પાસે પણ છે, અને એ ભગવાનનું આવું સુખ છે, અને ભગવાન આપણી પાસે છે, તો કઈ દિશામાં પ્રવૃત્તિ કરવી? હવે જો આ વિચારવાનું આવ્યું, વધારે વધારે સુખ છે ને, આખી પૃથ્વીને રાજા થવા એવું લાગે છે? આપણે પ્રવીણ શું નામ આપણે આ શાર્લોટવાળા, હે નિલેશભાઈ, તમારો શાર્લોટ તમારું થાય એવું લાગે છે? દલાસ આવી ગયા એટલે દલાસ થાય એવું લાગે છે? કોઈ દાડો થવાનું નથી. તો પછી આખું હ્યુસ્ટન અરે આખું શું આ ટેક્સાસ ક્યારે થવાનું છે? તો પછી આખું અમેરિકા ક્યારે થવાનું છે? કોઈ દાડો થવાનું નથી. પણ આ થઈ શકે એવું છે, કારણ કે તમારી પાસે જ છે ભગવાન, તમારા જ છે, તમારી પાસે જ છે. ખાલી આવરણ દૂર કરવાનું છે, એ શીખવાનું છે આપણે, એ સાધના છે. પણ આ દિશા, હવે જો અમુક વસ્તુઓ કેવી છે કે થોડો વિશ્વાસ રાખવો પડે. આપણે આવા આવા પુરુષોએ આ વચનો કયા છે? આ કોઈ લેભાગુ માણસોએ નથી કયા. સ્વામિનારાયણ

પુસ્તકનો વિચાર કરો, 10 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો, 60-60 વર્ષના વિદ્વાનોની સાથે ચર્ચા કરી શકે એવો અભ્યાસ કર્યો, ઇન્ટેલિજન્સ કેટલી આગળ વધી છે. પણ માણસ એકલો ઇન્ટેલિજન્સથી આગળ નથી વધતો, બીજું ઘણું અંદર બધું છે. માણસના શરીરનો વિકાસ થાય એટલે મોટો થઈ ગયો એવું નથી, શરીરની જરૂરિયાત નથી એવું નહીં, પણ બધું એમાં નથી આવી જતું. તમે કોઈક વ્યક્તિને માપો તો બધું કંઈ શરીર એટલું નથી માપતા, ઇન્ટેલિજન્સ પણ માપો છો કે નહીં? તમારે કોઈ નોકરીમાં રાખવો હોય કે હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, પાયલોટ તરીકે નોકરીમાં રહેવું હોય તો આંખ જોવી પડે, બહુ ઊંચો હોય પણ આંખે દેખાતું નહીં, શું કરવાનું? પેલી કલર બ્લાઇન્ડનેસ હોય તો કાઢી મૂકે, ગમે તેટલું હોય તો જો એને જોવું પડે. પણ ધારો કે શરીર રીતે બધું બરાબર છે પણ બુદ્ધિનો એટલો વિકાસ ના થયેલો હોય તો? ભાઈ એકલી બુદ્ધિ નથી, બીજું ઘણી બધી વસ્તુઓ છે. તો સ્વામિનારાયણ ભગવાનના કેવા ગુણો હતા, કેવો ત્યાગ હતો, વિચાર કરો. ત્યાગ બહુ મોટી વસ્તુ છે, કોઈપણ વસ્તુનો ત્યાગ કરવો. તો 11 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો છે. હવે આખી દુનિયાનો તમે રેકોર્ડ તપાસો, જુઓ, અભ્યાસ કરતા જાઓ, વાંચો, સાંભળો, જુઓ, પૂછો. 11 વર્ષ કે 11 વર્ષની નાની ઉંમરમાં સંસારનો ત્યાગ કરીને અથવા તો સંસારને ગૌણ કરીને કોઈ પણ સાધના માટે ઊંડા ઉતર્યા હોય એવા કેટલા માણસો? ખાવાનો, પીવાનો, નાહવાનો તો બરાબર છે, જરૂર પૂરતું કરે, પણ એને એકદમ ઓછું કરીને કોઈ ઉચ્ચ કોઈ અભ્યાસ માટે આવા નીકળ્યા હોય, કોઈ રમત માટે નીકળ્યા હોય, કોઈ બીજા માટે, એવા કેટલા? ટોટલ એક જ ધ્યેય માટે ડેડિકેટ થયેલા હોય એવા કેટલા માણસો? તો આ સંસારનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. એ વિચાર જ ના આવે. વિચાર આવે તો ઠરી જાય, કેમ ન જવું જંગલમાં, શું ખાશું? પણ મહારાજને કોઈ વિચાર નથી આવ્યો. અચ્છા, આ જે વિચાર મહારાજને જંગલમાં જવાનો આવ્યો, કોઈએ એમને પ્રેરણા કરી નથી. જો અમે બધા સાધુ થયા જ છીએ, અમારામાંય કેટલાક સાધુઓ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગેશ્વર સ્વામી અમદાવાદમાં છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગીચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં સેવામાં હોય છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. નાગપુરમાં પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ 9.5 વર્ષની ઉંમરે આવેલા છે. યંગેસ્ટ નાનામાં નાની ઉંમરમાં આવેલા અમારા 675માં કોઈ હોય તો એ પ્રેમ પ્રકાશ સ્વામી છે. પણ અમને છે ને પ્રેરણા કરેલી છે, એ થજો ને એમ પાછું સ્વામી જોગી મહારાજ પૂછતા, થશો? કોઈ આવે એટલે પહેલું પૂછે, થશો? પણ શું થવાનું છે, થશો એમ કહો, પણ શું થવાનું છે કોણ કે પછી કહીશું કે હાર ત્યાં થશો કે સાધુ થવાનું છે. એટલે પેલું કહેવું હતું ને કે ના પાડો, કહેવાની વાત શું છે, પણ આમ ધીરે ધીરે પ્રેરણા કરેલી છે, લગભગ બધાને પ્રેરણા કરેલી છે. હવે કોક પછી અંદરથી 675 કોક અંદરથી થઈ ગયા હોય તો ખબર નથી, પણ મોટે ભાગે પ્રેરણા કરી છે. બીજું જે પ્રેરણા કરી છે, પણ સહજાનંદ સ્વામીને અંદરથી ઉગ્યું છે, એટલે જો ફેર પડી ગયો તો કેટલું અંદરની તૈયારી હશે. પછી જંગલમાં ગયા છો, અમે અમારે ક્યાં જંગલમાં જવાનું છે? અમારે તો જંગલ છોડીને મહેલમાં ઊંધું છે, છે કે નહીં? બધી ખાવાની, પીવાની, નાહવાની, ધોવાની, હરવાની, ફરવાની કોઈ તકલીફ નથી. રાજાને જે સુખ હોય એના કરતાં વધારે સુખ છે, એ બધી સગવડ છે ને, માર લહેર જ છે, બધું કંઈ તકલીફ જ નથી. સહજાનંદ સ્વામીને શું હતું, જંગલમાં જવાનું તો શું ખાતા હશે? જો બધું કંઈ વર્ણન લખ્યું નથી, કેટલીક વસ્તુ ઇમેજિન કરવાની હોય કે જંગલમાં શું ખાય, ક્યાં સૂતા હશે, ત્યાં સ્લીપિંગ બેગ લઈને ફરતા હતા, ઓથરા એ પેલા પાછળ ખભા ઉપર નાખીને ફરે છે, તે સ્લીપિંગ બેગ હતી ત્યાં આગળ, તો ત્યાં નાતા હશે કેવી રીતે? તો ત્યાં પછી ત્યાં બધું પેલા જંગલી પ્રાણીઓ આવે ત્યારે શું બાથમાં બંદૂક રાખી હતી? કાંઈ નહોતું. અને આવતા કેટલું મન સ્થિર હશે, વિચાર કરો. તો આવું તો કેટલું બધું છે સ્વામિનારાયણ ભગવાનનું, તો એને જૂઠું બોલવાનો હેતુ શું? માણસ જૂઠું ક્યારે બોલે? એક કોઈક પૈસાનો પ્રશ્ન, જેટલું જૂઠું બોલાય છે એનો આમ સર્વે કાઢે તો 3 મુદ્દા આવશે. એક ધન આવશે, એટલે સુવર્ણ એટલે કે સોનું, પછી સ્ત્રી આવશે, એટલે 3 કા આવે છે, કનક એટલે સોનું એટલે પૈસો, કાંતા એટલે સ્ત્રી, અને ત્રીજું કીર્તિ. કંઈક મોટી જોઈતી હોય તો કંઈક કોકની આગળ જૂઠું બોલે, કંઈક પીએને પાછો પાડવા. હવે ત્રણેય મહારાજને સામેથી મળ્યા છે તો એને જૂઠું શું બોલવાનું? તો એમણે આ વાત કરી છે. તો જો એ વાત આપણા મગજમાં બેસે, ગઈકાલે જે આપણે વાત કરી હતી કે ધ્યેય, તો ધ્યેય કયું? પણ ધ્યેય ભગવાન છે, કારણ કે વધારેમાં વધારે સુખ ભગવાન છે.

અને આપણે સુખી થવું છે. તો ભગવાનને પહોંચવાનો જે વિચાર આવવો જોઈએ, એ વિચાર આપણને આવ્યો હવે અને અંદર દ્રઢ થયો, પછી હવે સાધનામાં શું કરવાનું છે. તો અમુક આપણને સમજાય છે કે પૂજા કરવાની, એ દેખાય એવું છે, મંદિરે જવાનું, રવિવારની સભામાં જવાનું, બરાબર છે. પણ એક બીજી સાધના છે આગળની, એ આજે અત્યારે વિષય આપ્યો એ, કે કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, એ દિશામાં વિચારવાનું આવે. હવે એ દેખાતું નથી. કોઈ દારૂ પીવે તો ખબર પડી જાય, બીડી પીવે તો ખબર પડી જાય, સભામાં ના આવે તો ખબર પડી જાય. પણ સભામાં આવ્યા પછી અવગુણ લે તો ખબર શું પડે? સભામાં જ બેઠો છું એટલે બોલતો નથી, અવગુણ લે છે ખાલી, કે આ દિનેશભીના કામમાં છે. એવો મને વિચાર આવ્યો ને, એ મારી સાધના ખોટી થઈ. જો સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મ છે, પણ જો જાણપણું ના હોય ને તો આપણી આપણને આગળ જતાં રોકે છે. હવે એ રીતે જે આપણે સમાગમમાં અહીંયા આગળ આવીએ જ છીએ, સંતોના યોગમાં આવીએ જ છીએ, હરિભક્તોના યોગમાં આવીએ જ છીએ, એમાં આપણે કેટલાકની સાથે કામ પણ કરવાનું છે, એમાં વધારે સાચવવાનું. તમે બધા અમેરિકા રહો છો, અમે ભારત રહીએ છીએ. હવે અમે અહીંયા આગળ આવ્યા, હ્યુસ્ટન ચાર દડા રહેવાનું છે. હવે એમાં અમારે તમારી સાથે કેટલો પ્રસંગ, પણ તમારે વધારે પ્રસંગ. પાછા એમાં ડલાસવાળા બેઠા છે, દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ અને વિનુભાઈ બધા, અને આપણે ઇન્દ્રવદનભાઈ અને હર્ષદભાઈ, આ પાછા હ્યુસ્ટનવાળા છે આપણા બટુકભાઈ. પછી તમે હ્યુસ્ટન છો, ડલ્લાસ છો, હ્યુસ્ટનવાળા આપણા કનુભાઈ બેઠા છે, એ બધા એને રોજ ભેગા થવાનું. તમારે કોક વાળ, તમારો બહુ વાંધો ના આવે, અમારો તો જરાય વાંધો ના આવે, ચાર વર્ષે ભેગા થવાનું એટલે એમાં પ્રશ્ન ના આવે. હવે એની અંદર કેવી રીતે રહેવું આ શીખવું પડે ને, એ પણ એક ભાગ છે, એ પણ એક સાધનાનો ભાગ છે. એની ઘણી બધી વાતો મહારાજે લખી છે, મોટા પુરુષોએ લખી છે. તો કેવી રીતે રહે? તો પહેલી વાત કે જ્યારે આવી રીતે આપણે બધાના સમાગમમાં રહેવાનું છે, તો કોકમાં આપણને અવગુણ દેખાય તો એમાં પહેલો વિચાર એ કરવાનો કે અવગુણ જે મને દેખાયો, અથવા તો દેખાતા પહેલાં સંભળાયો, ઘણીવાર સાંભળીને આપણે બધું નક્કી કરતા હોઈએ છીએ, એ સાચું છે. ધારો કે તમને એમ કોઈએ કહ્યું કે આ દિનેશભાઈ દારૂ પીવે છે, તમે સાંભળ્યું, પણ તમારે જરા વિચાર કરવો જોઈએ કે આ આ કહેનાર વ્યક્તિ એટલી પ્રમાણિક છે કે બસ કહે એટલે માની જ લેવાનું, આપણે સાંભળી જ લેવાનું, બસ સાચું જ માની લેવાનું. તમારે વિચાર કરવો જોઈએ કે વ્યક્તિ કહેનાર કોણ છે, એ વિચાર ના કરો, માની લો તો નુકસાન કોને છે? તમને છે, તમે સ્વીકારી નથી. ઘણી વાર એવું હોય, તમે કેટલું સાંભળો છો, તમે થોડા ઉડા ઉતરશો ને ખબર પડશે કે એવું છે જ નહીં. અમે એકવાર ત્યાં અટલાદરામાં હતા અને મને કોઈએ વાત કરી કે દેવચરણ સ્વામીને ફ્રેક્ચર થયું છે. મેં કહ્યું એટલે તમને બધાને ફ્રેક્ચર થયું ખબર પડી, અને સાધુ તરીકે મને ખબર ના પડી કે અમે તો ધૂને કરી. પછી મેં બધી તપાસ કરી, મેં કહ્યું ભાઈ શું થયું તમને, ફ્રેક્ચર ક્યારે થયું કે જણો, અમને તો કંઈ ખબર નથી. કે મને ફ્રેક્ચરે નથી થયું, મસ્કોડે નથી થયો, તો પછી આ ફ્રેક્ચર આવ્યું ક્યાંથી? તો જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે. જૂના મંદિરમાં કોઈક દેવચરણ સ્વામી હોય ને કંઈક વાત નીકળી હોય અને કોકે સાંભળ્યું કે દેવચરણ સ્વામી નામ થયું, હવે એણે દેવનંદન કહ્યું હોય અને તમે સાંભળ્યું દેવચરણ, ઘણું બધું એવું સંભળાય છે, એ બધું જાત જાતનું બધું ઘણી વાર સાંભળવામાં ભૂલ થતી હોય છે. તો એ રીતે થયું હોય, ગમે તે થયું, પણ જો અધ્ધરતાલ વાત આવી કે નહીં તો એ સાંભળેલું ખોટું થડે છે ને. પણ ધારો કે એવું નથી, ચલો સાચું છે કે ભાઈ દિનેશભાઈ દારૂ પીવે છે, 100% સાચી વાત છે. પણ એણે જે સ્ટેટમેન્ટ કર્યું આજે કે દારૂ પીવે છે, એ ખોટું હોઈ શકે, એણે જોયેલું તો ખોટું હોય, કારણ કે એણે જે ગઈકાલે જોયું હતું અને આજે માણસ સુધરી ગયો હોય. યાદ રાખો, સુધરે છે, આપણે જોયું છે, ઇમિડિયેટ પણ સુધરી જાય. મેં ગઈકાલ વાત મોહનભાઈની કરી હતી કે નહીં? હવે ધારો કે એને કોકે જોયો હોય, જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યો અને આગલે દિવસે દારૂ પીવે છે, 100 એ જ પોતે કહે છે કે હું પીવું છું. પણ તમે એવું નથી કહી શકતા કે દારૂ પીવે છે, આજે કાંઈક આજે છોડી દીધું છું. તો તમે એવું બોલો એ ખોટું થઈ ગયું ને, તો આ સેવા થઈ ગઈ ને, તો સાધનામાં વિઘ્ન આવ્યું. તમારે જે નથી કરવાનું એ કર્યું, એ તમે ક્યાં કર્યું? એ કરાય જ નહીં.
એટલે આ દેખાતું નથી ઘણી વખત, અને આ કેટલી ગંભીર વસ્તુ છે. ગુણાયતાન સ્વામી એક વાતમાં કહ્યું કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, બધા જેટલા ફાઇનાન્સવાળા છે ને બધા અહીં બધા વિચાર છો બરાબર, કારણ કે એને ફાઇનાન્સના વિચાર એને વધારે ખબર પડે. નીલકંઠભી બેઠા છે ને આ બધા, એને પાછું મુખ્ય જવાબદારી છે, જવાબદારી તો બધાની છે પણ એને તો. જો નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ના ગમે. હવે જુઓ આપણું લક્ષ્ય શું છે નીલકંઠભાઈ, ભગવાન મંદિર નહીં, યાદ રાખજો. તમારા મંદિર બાંધવાનું છે એ લક્ષ્ય ન હોય, અંતિમ લક્ષ્ય ન હોય. તમે મંદિર વ્યવસ્થિત બાંધશો તો તમારું એ સાધન સિદ્ધ થઈ જશે, એ લક્ષ્ય તરફ લઈ જશે, પણ મંદિર એ લક્ષ્ય ન હોય. આ ક્લિયર પિક્ચર રાખવાનું યાદ રાખો, બધાએ બરાબર ખ્યાલ રાખવાનું. લક્ષ્ય તો અમારું ને તમારું એક જ છે, ગમે તે અમે સાધુ થયા તો અમારું લક્ષ્ય ભગવાન છે. અને તમે ગૃહસ્થ છો, મોટેલ ચલાવતા હશો, હોટેલ ચલાવતા હશો, સ્ટોર ચલાવતા હશો, ગમે તે ચલાવતા હો, પણ તમારું લક્ષ્ય પણ ભગવાન જ છે. મંદિર કરો, બીજી પ્રવૃત્તિ કરો. હવે એ જે ભગવાનને પામવાના છે એને માટેનું સાધન શું બતાવ્યું, એને માટેનું મુખ્ય ઉપાય, તો એનો ઉપાય લખ્યો છે, એ ઉપનિષદમાં જ લખ્યું છે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય હો, ન મે દયા ન બહુના શ્રુતે ન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કે એ આત્મા એટલે કે પરમાત્મા એ પ્રવચનથી નથી પામાતા, તો એકલા પ્રવચન નથી કરવાના, પ્રવચન નથી કરવાના નહીં, એકલા પ્રવચન ન બહુ ના શ્રુતે ન, બસ ખાલી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો નવી નવી રીતે, એટલાથી બી નથી થતું. ન સાંભળવું એવું નથી, પણ એટલું સાંભળવાનું નથી. ન બહુ ના શ્રુતે ન મે દયા, અત્યંત તીવ્ર બુદ્ધિ હોય, કોઈ કંઈક હું બુદ્ધિથી બધું સમજી લેવું. યાદ રાખો બુદ્ધિની બી ઘણી મર્યાદાઓ છે. તમારી આંખ ગમે તેટલી પાવરફુલ હોય પણ તમને બેક્ટેરિયા ના દેખાય, આંખની મર્યાદા આવી ગઈ. તમારો કાન ગમે તેટલો પાવરફુલ હોય અલ્ટ્રાસાઉન્ડ ના સંભળાય, એ મર્યાદા આવી ગઈ. એમ તમારી બુદ્ધિ ગમે તેટલી તેજ હોય તો એ ભગવાનની વાત ના સમજાય. આ લખ્યું છે ઉપનિષદમાં, યતો વાંચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ, મન પણ પહોંચી શકતું નથી, મન પણ સ્થિર થઈ જાય છે ત્યાં આગળ. તો એવી વાત છે, તો કેવી રીતે પમાય છે કે યમે વૈશ્ય વૃણુતે, જેની ઉપર એ પરમાત્મા કૃપા કરે છે એનાથી પમાય છે. એ વાત નિષ્કવાન સ્વામીએ લખી છે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં, કે સંત કૃપાએ સુખ ઉપજે. આ ભગવાનનું સુખ, આ ખાવા પીવાના સુખની વાત ન હોય તો એમને બીજી ઘણી રીતે ઉપજે છે, પણ આ ભગવાનના સુખની વાત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ, એ પેલા કાજા આધ્યાત્મિક વાસના ટર, એ કાજ છે, એ કાર્ય છે. વેપાર સારો થાય એ કાર્ય છે, દુકાન સારી ચાલે એ કાર્ય છે, શરીર સારું રહે એ કાર્ય છે, પણ આ કાર્ય મોક્ષનું કાર્ય તો સંત કૃપાથી સરે કાજ. સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, તો એમાં સંતની કૃપા 5-7 વખત નિષ્કવાન સ્વામી આ લખ્યું છે, તો જે એમાં કૃપાની વાત આવી છે. હવે ગુણાયતાન સ્વામી કહે છે કે તમે સત્સંગનું ઘસાતું બોલ્યા અને તમે બીજી બાજુ આટલું બધું કર્યું, રોજના 1 લાખ રૂપિયા લાયા, પણ એ તો ગુણાયતાન સ્વામી બોલ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે અમેરિકામાં હોત તો રૂપિયા બોલત, એ ડોલર બોલે ને, અને પછી આજે ગુણાયતાન સ્વામી હોય તો લાખ બોલે. તે વખતના લાખ અત્યારના કરોડ કહેવાય ને, 10 મિલિયન બોલવા પડે ને. એટલે આજે વાતનું ભાષાંતર કરવું હોય અને અમેરિકામાં અહીં બેઠા જ છીએ, હ્યુસ્ટનમાં તર કરવું હોય તો એવું બોલાય કે રોજ $10 મિલિયન લાવે એટલે આ કોમ્પ્લેક્સ નીલકંઠભી ઊભું થઈ ગયું, એક એટલાની જ જરૂર છે ને બસ. એટલે એક જ જણે આખું પૂરું કર્યું, આટલી કેપેસિટી હોય. હવે છે કેપેસિટી આપણી એટલી, પણ કદાચ એટલી હોય પણ ઘસાતું બોલે તો મને ના ગમે. તો ગુણાયતાન સ્વામી ના ગમ્યું તો મહારાજને પણ ના ગમ્યું. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, જે ધ્યેય લઈને ના થયું. આમ કાર્ય થયું પણ ધ્યેય ના થયું. જુઓ ઘણા કાર્યો થાય છે, તમે જોજો.
પેલું ગણેશ ઉત્સવ ઉજવાય છે ખબર છે ને તમને ભારતમાં, તમને એમ લાગે કે શું ગણેશની ભક્તિ છે લોકોનો, હો હો હો, પણ ગણેશની ભક્તિનો છાંટોય દેખાય નહીં. સુરતમાં વચમાં 3 વર્ષ પહેલાં ગણેશ ઉત્સવમાં હું ત્યાં હતો, 25,000 ગણેશ પધરાયા હતા. ખૂણે ખાંચરે ગણેશ ગણેશ, ગણેશ સિવાય કશું દેખાય જ નહીં. લ્યા પણ પછી અંદર ઉડા ઉતરો તો ખબર પડે કે ગણેશને એમને કોઈ લેવા દેવા નથી. એક ઠેકાણે ગણેશ પધરાય, પધરામણીમાં નીકળ્યા તે પાછળ બેસી, અહીં ગણેશજી પધરાયા છે પાછળ બધા, એના બધા જે વ્યવસ્થાપકો હતા એ પત્તા રમતા હતા. મેં કહું જોઈ લો, તો મને એક ભાઈએ કહ્યું કે પત્તા રમે એનો તો વાંધો નહીં, પણ હમણાં ગણેશની યાત્રા નીકળશે તો પીન નીકળશે. લ્યા હવે એ ગણેશજી ફાવતું છે. કહેવાની વાત શું છે કે આવી તો બધી પ્રવૃત્તિ ચાલે જ છે, તો એ આપણે કરવા નથી આવ્યા. એટલે ધાર્મિક સ્વરૂપ આવ્યું એમાં આપણે મંદિર બાંધ્યું, આ બધી પ્રવૃત્તિ થઈ, પ્રવચન થયું, કથા થઈ, કીર્તન થયું, પણ બેઝ તૂટી ગયું, તો એ ના તૂટવું જોઈએ. તો જો આ વાતોનો ખ્યાલ રાખવો પડે, અગત્યની બાબત. આમ લાગે છે નાનું, પણ ઘસાતું બોલ્યા એટલે પેલું કપાઈ ગયું. હવે એ દેખાતું નથી, અમુક વસ્તુઓ દેખાય છે પણ અમુક દેખાતી નથી, પણ એ નથી દેખાતી એ ભયંકર હોય છે. એટલે આ ખ્યાલ રાખવો પડે. તો એક એક એ અવગુણ કેમ આવે છે, એ અભાવ કેમ આવે છે, આ બધું વિચારવું પડે. તો એમાં પહેલી વાત આવી કે આપણે કોઈ પણ વ્યક્તિના યોગમાં આવીએ તો કોઈ પણ આપણને કંઈ કહે તો એકદમ માની ન લેવું, અને નેગેટિવ બાબતમાં તો ખાસ ધ્યાન રાખવું કે આવો છે આવો છે. કદાચ હશે, આપણે એવું દરેક વખતે એવું નથી કહેતા કે નથી, પણ એવું માની લઈ અને પછી એના જ વિચાર કર્યા કરીએને તો આપણું કામ ના થાય. કોઈ આવીને કહ્યું બરાબર છે, એણે જોયું છે ને કદાચ સાચું હશે કે દારૂ પીવે છે, બરાબર છે, પણ તેથી શું? ધારો કે આવીને કહ્યું તો આપણે શું કરવાનું? એમાં ખાલી સાંભળવાનું જ ને, તો કહેનારે વિચાર કરવો જોઈએ, સાંભળનારે વિચાર કે આપણું કામ નથી. કહી દો ને સંતોને જે સંભાળે છે ને, આપણે સાંભળ્યા કરીએ તો એવા તો એક દુનિયામાં કેટલા પીવે છે, તો ક્યારે આપણો પત્તો પડશે? એટલે એક વિચાર આ કરવાનો. બીજી વાત, ધારો કે આપણે કહ્યું કે ભાઈ સાચું જ છે ચલો, પણ તો કરવાનું શું પછી? કે દારૂ પીવે છે, અને ધારો કે તમને એમ કહ્યું તો શું કરવાનું? તો બરાબર છે, તમને કહ્યું તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જવાબદાર વ્યક્તિને વાત કરી છે? તો કે ના, તો એને કરો ને, એને સૂચના કરવી. કોઈ કહો અહીંયા આગળ કઈ, અહીંયા આગળ દાન પુરુષ સ્વામી છે એમને જરા કહો, અથવા તમને એમ લાગતું હોય કે વિનુભાઈ કહી શકે એવા ડલસમાં તો એને વાત કરો. બધું કે સ્વામીને કહેવાની જરૂરિયાત છે એવું નહીં, પણ વિનુભાઈ કહી શકે એવા છે એની સાથે સર એને કહો તો સુધારો થશે. સુધારો કરવાનો છે, કંઈ બધું કંઈ છે જ, બધું ઘણું ખરાબ છે, પણ આપણે બધું ચર્ચા જ કર્યા કરવાની છે, એમાં આપણો ટાઈમ જતો રહે છે, અને ટાઈમ એટલો ન જ જતો, એનર્જી પણ જાય છે, ઘણું બધું જાય, તો એ ના કરો. ચલો હવે ધારો કે જાણી લીધું અને તમે સૂચના આપી, પછી એ માણસ સામે મળ્યો, કેવી રીતે વર્તવાનું? એ ભૂલી જવાનું અઘરું છે, પણ એ ભૂલવું એ ભગવાનના સ્વરૂપમાં, જો ભગવાનને પામવાના જ, પેલું સુખ લેવું છે, તો એનું ડિસિપ્લિન પછી જુદું આવ્યું કે એ ભૂલી જવાનું છે આપણે, કે છે એનામાં, પણ છે છતાં આપણે નથી એવી રીતે એની સાથે વર્તવાનું, તોય આદર રાખવાનો કે આવ્યો છે ને અહીંયા આગળ, એક દાડો સુધરશે. હવે જો જૂના દ્રષ્ટાંતો યાદ રાખો, પછી વાલીઓ ભીલ કેવો હતો અને પૂછો, આ પીરી જર્સી વાળાને પૂછો, વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? વાલ્મીકી ઋષિનું નામ એ સાંભળો, એ જાણો. તમે સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે? કોણ હતો? રામાયણ લખનાર. પણ પહેલાં કોણ હતા? રામાયણ લખતા પહેલાં શું હતા? ભયંકર લૂંટારું, વીરપ્પનનો ભાઈ. વીરપ્પન ખબર છે? અરે તામિલનાડુ ને આંધ્ર અને કર્ણાટક બધાને હલાવે છે, એનો ઇતિહાસ સાંભળો, તમારું ભીજું કામ ના કરે. એવો વીરપ્પન નીકળ્યો છે, 3 સ્ટેટને અંદર રાખે છે. એને તો બધું, હમણાં હું ત્યાં ગયો હતો, મેં પૂછ્યું હતું, બલ ભલાને હલાવી નાખે. હમણાં પહેલાં છોડ્યો ને પેલો સિનેમાનો એક્ટરને પકડ્યો હતો, કેટલા કરોડ લીધા, બધા આપ્યા એને. એવો વીરપ્પન, આ વીરપ્પનનો બાપ હતો વાલીઓ લૂંટારો, જબ્બર વીરપ્પન મોટો. એને નારદજીએ સુધારી દીધો, જોઈ લો, એને ઋષિ બનાવ્યો. તો એ સુધરી શકે, નારદજી સુધારી શકે, તો સહજાનંદ સ્વામી ના સુધારી શકે?
તો જો ઉપાસના આવી, આપણે કહે છે ને સર્વોપરી, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એટલે શું? તો આ અન્ના સુધારી શકે? તો એ આપણને ખબર નથી, એટલે આપણે કહે કે દારૂ પીવે છે, આ ફલાણું પીવે, અરે ઘણા પીવે છે અત્યારે બધા, એવા કેટલાય છે બધા. મેં કાલે વાત કરી હતી ને આત્મા બ્રહ્મદર્શન સ્વામી પેલાની વાત કરી છે, પેલા વડોદરાવાળા, એ વીરપ્પનનો ભાઈ જ છે, અત્યારે સત્સંગી છે, એટલો વ્યવસ્થિત થઈ ગયો છે. એનો ઇતિહાસ તમે સાંભળો ને તમને એમ થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે. આવો માણસ સુધરી શકે તો સામાન્ય કેમ ના સુધરી શકે? તો જો એ થોડી ધીરજ જોઈએ આપણે, તો આપણે કે નકામો છે, કોઈ નકામો છે જ નહીં, આજે ખરાબ છે બરાબર છે, કાલ સુધરી જશે. તો એવા કેટલાય બધા સુધરે છે, તો જો એંગલ રાખવો પડે. એટલે એ એંગલ જો આપણા માઇન્ડમાં હોય તો જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, નહીં તો કે નકામો છે. તો બધા નકામા જ છે. એક વખત ગુણાયતાન સ્વામી અને મહારાજ આમ બધા સંતો મહારાજ પીરસવા નીકળ્યા, અને ગુણાયતાન સ્વામી બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કોઈ જણે એવો સંકલ્પ કર્યો કે જેના હૃદયમાં આ જગતનો એક પણ ઘાટ થતો હોય ને એને પીરસવું નહીં. એટલે પછી આમ નીકળ્યા અને બધા તમારા જેવા હરિભક્તો ને અમે જ બધા બેઠા હતા, બધા સંસાર છોડીને જ બેઠેલા. એટલે મહારાજા અને પત્તને લાત મારી નાગર, બીજા લાત મારી નાગર, બધા ઠરી ગયા એમ કે મહારાજા જો પત્તર ઉડાડે આમ. એટલે ગુણાયતાન સ્વામી કે શું છે, કેમ આજે કે નવી લીલા છે, કે આ નવી લીલા છે કે શું, પણ છે શું? કે મેં એવો વિચાર કર્યો કે ભાઈ જેનામાં જગતનો એક પણ ઘાટ, ક્રિયા નહીં, જગતનો એક પણ ઘાટ ના થતો હોય એને પીરસવું, કે આપણે બે જ રહીશું, બધા નીકળી છે હાર તર કે આપણે પ્રોગ્રામ બદલો. એટલે પછી તો એમ એમ જો વિચાર કરીએ ને તો કોઈ રહે એવું નથી. આપણે બધા આપણે જોઈએ છીએ તો આપણામાં એ ખામી છે. એટલે આ એક વિચાર કરવાનો કે ભાઈ આ યોગમાં આવ્યો છે તો આ સુધરશે. એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એવું વાંચ્યું છે મેં, મારી ભાષામાં કહ્યું પણ સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે. એના શબ્દો છે, એનું વતનામ્રત છે, ગઢડા પ્રથમનું 24મું. ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી. આપણને મળ્યું છે એ ભૂલી જઈએ છીએ ને આપણે. તમને ભગવાન મળ્યા છે કે નહીં, પહેલાં તમારી પાસે ભગવાન છે બરાબર, એ ખબર જ નથી. તમે અત્યારે અહીં બેઠા છો અને આમ આંખ બંધ કરીને બેઠા હો અને આંખ ખોલો અને પ્રેસિડેન્ટ બુશ અહીં બેઠા હોય તો દિનેશભાઈ જગ્યાએ વટુકભાઈ, તો તમારા વિચારો બદલાઈ જાય. તમને પ્રેસિડેન્ટ પૂછતા નથી કે તમે કોણ છો શું છો, પણ તમે એને જાણો છો. પ્રેસિડેન્ટને ખબર નથી કોણ બેઠો, બટુક છે કોણ છે જે હોય તે, પણ તમને કાંટો ચડી જાય કારણ કે તમે જાણો છો. અને તમને પૂછે હવારી બટુકભાઈ, એટલે તો બટુકભાઈ ક્યાં ચડી જાય. અને પછી તમને કહે કે મારા ઘેર જમવા આવજો, અથવા હું તમારા ઘેર જમવા આવીશ, એટલે તમે તો બધું ભૂલી જાઓ, પ્રેક્ટિસે બંધ કરી દો, મારા ઘેર જમવા આવવા નથી લો. કારણ કે યુ નો, તમને એ ખબર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો આ કોણ છે અને એ ક્યાં છે? તમારી પાસે છે, આ વચન છે. અને કેટલો સમય છે તમને પ્રેસિડેન્ટ બુશ મળ્યા, ક્લિન્ટન મળ્યા હતા, એ પહેલાં કોણ હતા? એ પહેલાં એ બુશ હતા, એ મળ્યા છે તમને? મળેલા તમને રૂબરૂ મળ્યા છે કે દૂરથી? જેસો મેં કરેલા તો એ કાંટો છે. આપણે એક છોકરાને કોઈકને મળ્યા છે, એ છોકરાના કંઈક પેલા ક્લિન્ટન કે કોઈક મળ્યા હતા. બદ્રીનાથ ક્યાં ગયા? એ ગયા છે કે ત્યાં કાર્યક્રમ, એ કહે છે મને મળ્યા છે, તો એનો કાંટો છે. તો બરાબર છે, એનો કાંટો રાખો. અમારે પેલો શાસ્ત્રી છે, એનો ભાઈ હિમાંશુ પેલા એટલાન્ટામાં છે, એનો ભાઈ પેલો ત્યાં પ્રોફેસર છે આપણે બ્રહ્મભટ અમદાવાદ વાળો. તે પછી આપણે ગુણાતી દ્વિશતાબ્દીમાં આપણા કોણ પેલા પ્રેસિડેન્ટ જયલસિંહ, જયલસિંહ આવેલા, એટલે એનો તો બધો પ્રોટોકોલ જુદો જ હોય. એટલે પછી એ મંદિરે દર્શન લઈ જવાના હતા, આપણું મુખ્ય મંદિર હતું ત્યાં. એટલે એ જ્યાં મંદિરમાં પ્રવેશ કરે ત્યાં એમના બૂટ કાઢવાના. એટલે એમની સેવામાં આ હિમાંશુ શાસ્ત્રીને રાખેલા, એટલે એને ખુરશી રાખવાની અને એના બૂટ કાઢવાના. MSC થયેલો, એ બૂટની સેવા કરે. પછી એને કહેલું કે આમ આમ જયલસિંહ બાપા દર્શન કરી અને બીજે પગથિયે ઉતરે ત્યારે ત્યાં ખુરશી તૈયાર રાખવાની અને બૂટ એમને પહેરાવી દેવાના. એ જ્યારથી એને એને સેવા મળી એટલે એના જ કેફમાં ફર્યા કરે. એ જાણે કે જયલસિંહ જયલસિંહ દેખાય, બૂટ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં.
અને અત્યારે તમે એને પૂછો તો એને જ દેખાતું છે કે જેલસિંહ બાપા લો બૂટ પહેરાયા છે, એટલે પણ તને કોઈ પૂછતું નથી. જેલસિંહ બાપાને ખબર નથી મને કોણે પહેરાયું, પણ એને ખબર છે. જો એટલે આમાં કોન્શિયસ જ બદલવાની છે. અને બીજું શું છે, હવે જેલસિંહ તો મોટા છે જ, આપણે ના નથી પાડતા, પણ ભગવાન જેટલા મોટા છે. જો ભગવાનને દરિયા જેવડા કહીએ તો જેલસિંહને શું કહેવાય, ટીપુડી. બસ એ કોણ બોલ્યું, તમે જ્ઞાની છે લે એ ટીપુડી બરાબર છે. તમે નરેન્દ્રભાઈ ટીપુડી સમજ્યા, તો સારું વિનુભાઈ સમજ્યા, તો બધા સાંભળેલા જ્ઞાની છે બધા ભેગા થયા, એટલે વાંધો નથી. તમે સમજ્યા છો, આપણા પહેલાં ચશ્માવાળા આપણે કાલ પેલા એમાં ભેગા થયા હતા આ બાજુ મારી લાઈન. હા ટીપુડી તમે સમજ્યા, એ સમજો તાર, આ નવી થિયરી છે. ટીપુ સમજ્યા, ટીપુ ટીપુ સુલતાનની, હા ટીપુ એટલે ડ્રોપ અને ટીપુડી એટલે ડ્રોપલેટ. પણ ડ્રોપલેટની વ્યાખ્યા કરી છે કે ટાંકડીની અણી ઉપર જે પાણી રહે ને એ ટીપુડી કહેવાય. એટલે ભગવાન છે ને એ દરિયો કહેવાય, અને પ્રેસિડેન્ટ નહીં પણ આખી દુનિયાના રાજા હોય ને ટીપુડી કહેવાય. હવે એ ભગવાન તમારી પાસે છે જો આ કોન્શિયસનેસ, તો એ મહારાજા કહે છે. એટલે આમાં તો થોડોક ફેરફાર કરવાનો, એ ફેરફાર માટે આ શિબિર છે. યાદ રાખો, ફેરફાર ઓટોમેટિક થશે જો આ સમજાય છે તો, અને નહીં સમજાય તો કેટલું કરો. તમારે લાઇટ કરવું છે, આ અત્યારે જે લાઇટ છે આ, આટલું લાઇટ કરવું હોય કેટલા દીવા જૂની રીત પ્રમાણે પ્રગટાવવા પડે. પણ અત્યારે આ બધું ગોઠવાઈ ગયું, પછી એક જ સ્વિચ દાબવાનું હુરું કરતું બધું થઈ જાય, અને પાછી એવી સ્વિચ આવે છે કે તમારે દબાવવા જ જવાનું, આમ જ દબાવવાનું બધું થઈ જાય. અમારા એટલાન્ટામાં એવું છે, કંઈ આમ દબાવવાનું થઈ જાય, બધું બધું બંધ થઈ જાય. લે તો આમાં એવું જ છે. એટલે મહિમા સમજવાનો છે. પણ એ મહારાજા મહિમા કહે છે કે જો આ મહિમા સમજ્યો હોય પછી એ મહિમા આપણે બોલ્યા. અહીં પ્રવચન બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું, શ્રીજી મારા સર્વોપરી છે. સર્વોપરી બરાબર છે, પણ સર્વોપરીનો અર્થ શું થાય એ પછી સમજવું પડે. તો એ મહારાજા કહે છે, જો આગળ કહે છે, હા પુરુષોત્તમ મને મળ્યા છે. ભગવાન છે તો બરાબર છે, પણ મને મળ્યા છે. પ્રેસિડેન્ટ બુશ છે તો બધા જાણે છે, પણ તમને મળ્યા છે, અને તમને મળ્યા હોય તમને ઓળખે છે. તમે ત્યાં આગળ જાઓ અને તમે કહો કે વિનુભાઈ આવ્યા છે, આવો તો આવો તો આવો તો એમ કહે ખરા. કોઈ 70 પ્રશ્ન પૂછે કોણ વિનુભાઈ છે, કે હું ઓળખું છું, તમે ઓળખતા ના ચાલે. એ ઓળખે છે, તમને કાર્ડબાર્ડ છે કંઈ તો અંદર દાખલ થવા દે. તો એ મળ્યા છે એટલે આ કે મળ્યા છે, અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામપણું થયું છે. આ નથી જાણતા એટલે આપણું પૂર્ણ કામપણું નથી થયું, એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. બીજી ખોટ નથી, આ ખોટ છે કે આ આપણે જાણતા નથી. તો ભલે નથી જાણતા એનો વાંધો નહીં, પણ કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું છે તો આ જાણવાનું છે. કે યાત્રા કરવાની છે તો યાત્રા કરો, એનો વાંધો નહીં, પણ યાત્રાનો હેતુ આ હોવો જોઈએ. પછી કે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞનો હેતુ આ હોવો જોઈએ. કે અમારે પાર્ટી કરવી છે તો કરો પાર્ટી, એનો વાંધો નહીં, પાર્ટી કરવી પડે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે. પણ એ પાર્ટી આ રીતની હોય, પછી પાર્ટી કરો જગતની રીતે પાર્ટી હોય તો એ ખામી છે. પાર્ટી કરો, તમારા દીકરાને પેલો જન્મદિવસ ઉજવો, પણ આપણી રીતે ઉજવો, મંદિરમાં ઉજવો, કદાચ મંદિર ના હોય તો ઘરમાં ઉજવો, પણ આપણી રીતે ઉજવો. એ કારણ કે ડિરેક્શન પહેલી છે, યાદ રાખો, ધ્યેય પહેલું છે. જન્મદિવસ ઉજવવો પડે કારણ કે આ દેશની પ્રથા છે. જે દેશની પ્રથા હોય જે બધું, આપણે ત્યાં કોઈ જન્મદિવસ ઉજવતું નથી, ઉજવે છે કેટલાક, નથી ઉજવતા એવું નહીં. કોણે ખાતર, કોણ જન્મદિવસ, ક્યારે જન્મ, કોને, કેટલાકને ખબર છે, કશું નથી કોઈ કરતું. પણ અહીં તમારો પ્રોગ્રામ જ થઈ ગયા બધા, કેટલા કાર્ડ મોકલવાના, હેપી બર્થડે, મીણબત્તીઓ લાવવાની, બધું લાવવાનું, બધું લાવો, એનો વાંધો નથી. પણ બેઝ ભૂલી જાઓ તો બેઝ ન ભૂલાવું જોઈએ. એ ભગવાન, એને ભગવાનની વાત નાખો, આ ભૂલાઈ જાય છે. આપણે અમે અમેરિકાની અંદર જોયું, એક ઠેકાણે આવું કંઈક જન્મદિવસ ઉજવ્યું અને બધું જાત જાતના ખેલ કર્યા. શું જન્મદિવસ છે, એવું જમાયા જ છીએ આપણે, પણ ભૂલી ગયા આપણે. હવે લગ્નમાં એવું થાય છે, તમને લગ્ન કરવાની ના પાડીશ. તમે ગૃહસ્થાશ્રમમાં છો, લગ્ન કરો. દાદા કાચું લગ્ન સ્વામિનારાયણ ભગવાને ગોઠવ્યું હતું, બધાએ કંઈ સાધુ થવાની એવી જરૂરિયાત છે એવું કાંઈ નથી. પણ લગ્નની રીત હોય એ પણ એ નથી શીખ્યા આપણે, ધ્યેય નથી બંધ થયું. આફ્રિકામાં મગનભાઈ હતા, અમારા કેટલાક બેઠા છે, દર્શન કર્યા છે, એની દીકરીના લગ્ન હતા. તમને લાગે જ નહીં કે આ લગ્ન છે, સમયો જ લાગે. મગનભાઈ તો કથા વાર્તા જ કરતા હોય, અને બધા જે ભજન જ ગવાતા હોય, આડાવરી કોઈ વાત જ નહીં. બે જણા મળે તો બીજી હેલફેલ વાત જ નહીં, કોઈ લગ્ન ચાલ્યા કરે એક બાજુ. તો એને ભગવાનનું બેઝ લાવી શકાય છે,
પણ એ આપણે ભૂલી ગયા છીએ. તમે એમ માનો કે એક શિબિરમાં આવ્યા અને બે દિવસ કે એટલે સાધના થઈ ગઈ, એવું નથી. સમગ્ર જીવન સાધના છે. આ શિબિરમાંથી શીખીને જવું પડશે. હવે સમગ્ર જીવન સાધના છે એટલે ત્યાં આગળ શું બહાર લઈને બેસું, તવતના મૃત્યુને બેસું? ના, પણ અમુક કોન્શિયસનેસ તો રાખવાની કે તમે કોણ છો. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ ને કે તમે કોણ છો, તે ભૂલી ગયા છીએ આપણે. પણ એ કોન્શિયસનેસ કે આપણે ભગવાનના છીએ, ગુણાચાર્ય સ્વામીની વાત છે કે નહીં કે આપણે ભગવાનના છીએ પણ માયા નથી એમ માનવું. પછી કહે તો બાલમંડળની વાત છે. શું બાલમંડળની વાત છે? બધાની વાત છે, તમારી વાત છે અને અમારી વાત છે. એક આ ખબર પડે કે આપણે ભગવાનના છીએ, વિચારો બદલાઈ જાય. ઇંગ્લેન્ડમાં ક્વીન વિક્ટોરિયાનો જન્મ થયો. પછી એ લોકોનું જે ધારાધોરણ છે તો એ ધારાધોરણ પ્રમાણે એ ક્વીન થવાની ઇંગ્લેન્ડની, એના બધા કાયદા એવા છે એ પ્રમાણે. હવે જે ઇંગ્લેન્ડની ક્વીન થાય તો તે વખત ઇંગ્લેન્ડનું રાજ આખી દુનિયાના ઘણા દેશોમાં હતું એટલે આખી દુનિયાની રાણી જેવું કહેવાય. હવે એને એને આ પોસ્ટ ઉપર બેસવાનું તો કેવી ટ્રેનિંગ હોવી જોઈએ? જબરજસ્ત હોવું જોઈએ ને, એ લોકો બધું એનું જાણે. એટલે એને ટ્રેનિંગ આપવા માટે એક બેસ્ટ શિક્ષિકાની નિમણૂક કરી આમ નાનપણથી, અને આમ બધી રીતે આમ તૈયારી કરે. એને માટે પાસે બીજી શિક્ષિકાઓની નિમણૂક કરેલી અને આમ બધું એનું વોચ કર્યા કરે અને શીખવાડતા જાય અને બરાબર આમ સારી રીતે ભણે. તો એ પેલી શિક્ષિકાને મનમાં થાય કે હજુ એને હું આગળ વધારું, કે હવે શું કરવું, કે અંદરની શક્તિ જાગૃત કરો. અત્યારે આખું અત્યારે આ તંત્ર ગોઠવાય છે. હવે જુઓ તમે, તમે કેટલાક વાંચતા છો, આ બધા રમતવીરો બધા હોય છે એ લોકોને પ્રેક્ટિસ તો કરાવે છે બધી, પણ હવે મેન્ટલી તૈયાર કરે છે અંદરથી. તો આને કહ્યું કે હવે એનો સ્પિરિટ જગાડો. બહારનું તો જગાડ્યું બરાબર છે, પણ અંદરનું જગાડો, કે અંદરનું જગાડવા શું કરવું. તો પછી એને એને એનું પેલું જે એનું કુટુંબ હોય ને ફેમિલી, એનું આખો પરાપૂર્વનું બધું, એનું આખું આપણે ત્યાં પેલો આંબો કહે છે એ અહીંયા આગળ આખું બધું આંબો જેવું તૈયાર કરી અને ફર્સ્ટ ડિઝાઇન કરી એની ચોપડીમાં મૂકી દીધું. આ પછી છેલ્લે એનું નામ લખેલું વિક્ટોરિયા, ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એટલે પછી એમ એણે બધું પેલું જોયું, બહુ આમ ડેકોરેટિવ હતું અને આમ જોતાં જોતાં જોતાં જોતાં એનું નામ નીચે વાંચ્યું. પછી નીચે એને વાંચ્યું કે વિક્ટોરિયા ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એની કોન્શિયસનેસ બદલાઈ ગઈ કે આઈ એમ ગોઈંગ ટુ બીકમ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. તો મારે જુદી રીતે રહેવું પડે, હું ગમે તેમ ખાઈ શકું નહીં, હું ગમે તેમ પી શકું નહીં, હું ગમે તેમ બેસી શકું નહીં, હું ગમે તેમ બોલી શકું નહીં. એ ક્વીનના સ્ટેટસ પ્રમાણે મારે અત્યારથી જીવવું જોઈએ. અમેરિકામાં આવવું હોય તો પછી એ રીતે તૈયારી કરવી પડે ઇન્ડિયાથી, કે ઇંગ્લિશ શીખવું પડે, કેમ ના ચાલે, બધું ડ્રાઇવિંગ શીખી લેવું પડે. પછી થોડો ફેરફાર અહીં થાય, ત્યાં જમણી બાજુ ચલાવતા અહીં જરા ડાબી બાજુ ચલાવવાનું, એ બધું થોડો ફેરફાર થાય, પણ બધું શીખી લેવું પડે ને. તેની કોન્શિયસનેસ બદલાઈ ગઈ. તો એને ખબર પડી કે હું ક્વીન થવાની છું, તો આપણે કોણ થવાના છીએ અને આપણે કોના દીકરા છીએ? તમે કોના દીકરા છો? બટુકભાઈ, તમારા બાપુજીનું નામ વિરજીભાઈ ને, તો તમે વિરજીભાઈ દીકરા છો. તો પેલો શ્લોક શું બોલો છો? તમે એવા માતા, એનું શું કરવાનું, એનું શું કરવાનું, એ શ્લોકનું શું કરવાનું, એ તો બોલવાનું. એટલે આગળ નથી વધતા ને, કોન્શિયસનેસ બદલ. વર્તમાં વર્તમાં તો બરાબર જ વર્તો છો, એમાં શ્લોકે આવડે છે બરાબર, ઘણા આવડતો છે, તમે એવા માતા છે પિતા તમે એવા, પણ એ બદલણ તો તમારા પિતા ભગવાન છે. તમે ભગવાનના દીકરા છો, તમે વિરજીભાઈના દીકરા છો બરાબર છે, પણ એથી આગળ તમે ભગવાનના દીકરા છો. એટલે પછી આ વિક્ટોરિયાની વાત છે ને લંડનમાં કરી, એટલે પછી બધા હરિભક્તોને કહ્યું કે હવે આપણે કોન્શિયસનેસ રાખો કે વી આર ધ મેમ્બર્સ ઓફ એ રોયલ ફેમિલી. એટલે પછી વિવેકજીનો સ્વામી મને કહે કે આમાં કંઈક ફેરફાર કરો, રોયલ ના કહેવાય, આપણે રોયલથી કંઈક જુદા છીએ. એટલે મેં કહું વાંધો નહીં, રોયલ રોયલ ડબલ રોયલ કહો, રોયલ સ્ક્વેર કહો. મને કહે ના, જો કંઈક સુધારો થાય તો સારું. મેં કહું તમે સજેસ્ટ કરો, તો કે ડિવાઇન કહો, ઇટ ઇઝ બિયોન્ડ ધેટ, આ વસ્તુ જ જુદી છે. તો આ શબ્દો લખ્યા છે. ગઈકાલે આપણે કથાવાર્તાની વાત કરી હતી, આમાં જો એક સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટ આવશે એવું બધું છે. હવે કથાવાર્તામાં આવી જ વાત લખીશ, ત્રણ વતનામ્રત છે એવા, છેલ્લાનું બીજું, છેલ્લાનું 21 અને બીજું એક વતનામ્રત ધર્મદર્શન સ્વામી કહે, એમાં લખ્યું છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ કરતાં હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સમગ્ર પરમહંસના સમ છે. આ મહારાજે વાત કરી, તો આ સભા જુદી છે. હવે કોન્શિયસનેસ બદલવાની હોય ને, કથા વાર્તા તો સાંભળીએ જ છીએ, તમે સમય કાઢીને તો આવ્યા છો, પણ આ જુદું છે.
એ તો આ બધા એ બધા કરતાં જુદા છે. તો એટલે શું બદ્રિકાશ્રમની સભા આપણે જોઈ નથી, ગોલોકની જોઈ નથી, પણ ધારો કે એને સરખાવવી હોય, આ લોકમાં કહેવું હોય તો શું કહેવું આપણે? તો એવું કહી શકાય કે દુનિયાના બધા દેશના પ્રેસિડેન્ટો અને પ્રાઇમ મિનિસ્ટર હોય તો પ્રાઇમ મિનિસ્ટરો અને બે હોય તો બે, એ બધા ભેગા થાય અને એક મિટિંગ ગોઠવાય અને એ મિટિંગમાં આપણને આમંત્રણ મળે તો ઇન્દ્રવર્ધનભાઈ તમને આમંત્રણ મળ્યું કે સભામાં તમારે જવાનું છે તો કાંટો ચડી જાય ને. ઓહો, પ્રેસિડેન્ટોની સભામાં એ જ્યારથી કાગળ આવ્યો હોય ને ત્યારથી બસ સભા જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને આપણે શિબિર આવવાની કે ક્યાં સંતો વર્ગ્યા શિબિર, હવે શિબિરમાં કરવાનું શું, ત્યાં ખાવાનું કેમનું હશે, પહેલો જ વિચારે આવે. પછી ઉતારાનું શું હશે, મોટલમાં ફાવશે, બંગલામાં રહેલા એટલે અહીં બધા બંગલામાં રહેલા આ બધા અને અહીં મોટલમાં રહેવાનું, એકમાં ચાર ફરે છે, કેમનું ફરે છે? તમે સારું કર્યું છે, બધા હરિભક્તોને ઘેર ઉતાર્યા છે, એ બહુ સારું કર્યું, પણ એવા વિચાર આવે. બરાબર છે, આપણે સગવડ પ્રમાણે આપણે એ પ્રમાણે સગવડ થવી જોઈએ, પણ પેલો વિચાર અંદર આવી જાય તો એ વિચાર નીકળી જાય. તો જો આ વિચાર જ બદલવાના એને કે આ એની સભા છે, તો એક વાત તો મહારાજે વાત કરી છે આ બધી, તો એ વિચાર જો આપણને આવે તો પછી દોષ નજરમાં ના આવે. તો કેવી રીતે ના આવે, આગળ કહે છે જો, અને જ્યારે કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે, આવે કારણ કે છે, આપણે બી એક્સેપ્ટ એક્સેપ્ટ કરીને જ ચાલવું પડશે, દોષ છે જ, નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. બરાબર છે, ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને જો આવો અને જેવો તેવો છે તોય પણ એ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો અતિશય ગુણ લેવો. આ લાઈન પકડવાની આવી કે ભલે બીજું બધું જ છે પણ એક કોક એવો ગુણ છે કે આવો યોગ મળ્યો છે, તો જો દોષ તો રહેવાનો જ છે, એનો અવગુણ નજરમાં કેમ ના આવે, દ્રષ્ટિ કેમ બદલાય, તો મહારાજના સંબંધ સામે જોવાનું. જો આ જોઈએ ને તો નજરમાં ના આવે. એક વખત વાઇસરોય જામનગર આવેલા અને તે વખતે જામ સાહેબ હતા, તે વખત બધા રાજ્યો હતા, તો જામ સાહેબ એ વાઇસરોયને લેવા માટે એરપોર્ટ પર ગયેલા અને વાઇસરોય કૂતરો રાખતા અને કૂતરો લઈને આવેલા, તે કૂતરો ઉતર્યા, કૂતરો પહેલો ઉતર્યો હા તે એરપોર્ટ ઉપર, એટલે વાઇસરોય અરે પેલા જામ સાહેબે છે ને કૂતરાનું સ્વાગત કર્યું અને કૂતરાને થાબડ્યો, એટલે કેટલાય કૂતરા ફરે છે પણ આ વાઇસરોયનો કૂતરો લ તો એનો એટલો મહિમા સમજ્યા, જો સંબંધનો મહિમા. બાકી કૂતરો એ કૂતરો જ છે, કદાચ જરા વધારે હોશિયાર હશે, જરા વધારે જરા ટ્રેન્ડ હશે, પણ છે તો કૂતરો જ ને, વાઇસરોય થોડો છે, પણ થાય એનો મહિમા સમજ્યા. તો સંબંધનો મહિમા, એ સંબંધ તરફ નજર હોય ને તો આ થાય. તો ક્યાં સુધી સમજવાનું, અવગુણ લેવાની વાત તો નથી પણ ક્યાં સુધી ગુણ લેવાની વાત કરી છે, તો એ લખ્યું છે મહારાજે બે વતનામૃતમાં એ વાત લખી છે, એક કારિયાણીનું 9 અને બીજું લોયાનું 16. એમાં એક તુલસીદાસનું દ્રષ્ટાંત આપ્યું અને બીજું ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી શું બોલ્યા? ઉદ્ધવજીએ કહ્યું કે કદાચ મારે બીજો જન્મ ધરવાનો હોય, કદાચ ધરવાનો નથી પણ કદાચ ધરવાનો હોય તો આ જે ગોપીઓ ફરે છે એના ચરણની રજ જ્યાં પડતી હોય એ ઠેકાણે મને લતા એટલે કે વેલી, તૃણ એટલે પેલું આ ઘાસ લોન અને ગુચ્છ એટલે નાના છોડ, એમાં કોઈક જન્મ આપજો. આટલું નમ્રપણું ત્યાં આગળ રાખ્યું છે. તો જો આ દ્રષ્ટિ હોય એટલે આ દ્રષ્ટિ કેળવવાની આવી, સાધનામાં આ વસ્તુ આવી, એટલે નાનો હરિભક્ત હોય, ગામડાનો હોય, ગરીબ હોય, આપણે તો ઘણી વાર બધું સ્થૂલમાં જ જતું રહે. અમારે એકવાર એવું થયું હતું, તમારી વાત નથી, અમારે આ ગડબડ બધી થાય છે, અમે કેટલા સિદ્ધ થઈ ગયા છીએ, તે અમે બધા દીક્ષા લીધેલી અને કાંદીવલીમાં રહેતા હતા અને એક હોલ હતો એમાં સભા કરતા, બાજુમાં એક લોબી હતી ત્યાં અમારે જમવા બેસવાનું, નાનું એક રસોડું હતું. પછી લોબીમાં જમવા બેઠેલા અને એક ભાઈ આવ્યા, અડધી પોતળી પહેરેલી કાઠિયાવાડી પ્યોર અને ફારિયું પહેરેલું અને પેલું ખમીસ જેવું ને એવું, અને આમ બારણા કરે અને આમ દર્શન કરે. એટલે પછી અમે ચર્ચા શરૂ કરી કે જમવા આવ્યા છે, ડોકિયા કરે છે, મને કોઈ બોલાવે છે? અમે અંદર ચર્ચા કરી, એમાં મોહન સાહેબ બાજુમાં બેઠા હતા, એટલે એમણે બધી થોડી આ બધી ટ્રેનિંગ લીધેલી એટલે કંઈ બોલ્યા નહીં, અમને કશું ના કહ્યું અને અભિપ્રાયમાં ભરાય નહીં.
પછી એ બધું જમી રહ્યા ને પછી કાકાને મળ્યા અને બધી વાતચીત કરી. પછી પૂછ્યું ક્યાં રહેવું શું કરું. એટલે કે આમ તો હું કાઠિયાવાડમાં રહું છું પણ અહીંયા ઘર મારા દીકરાને ઘેર આવ્યો છું. કે તમારો દીકરો અહીં શું કરે છે. એનો દીકરો મોટો વેપારી હતો પણ આ કાઠિયાવાડ ભરે એટલે એની રીત પ્રમાણે ત્યાં આગળ આવેલા. પછી અહીં તમારા મન કેવી રીતે થયું. કે આમ તો હું જૂના મંદિરનો સત્સંગી છું પણ મને યોગીજી મહારાજ માટે બહુ ભાવ છે. યોગીજી મહારાજ જેવા સાધુ નથી એવું મને બરાબર, કે આવા સાધુ હું જોતો નથી. અને મેં એવું સાંભળ્યું કે એમણે બધાને હમણાં દીક્ષા આપી છે અને બધા અહીં રહે છે અને બધા કહે છે પથ્થરમાં જમે છે. તે મેં કહે છે 40 વર્ષ પહેલાં સંતોને પથ્થરમાં જમતા જોયા હતા, ત્યાર પછી કોઈ દાડો મેં કોઈને પથ્થરમાં જમતા જોયા નથી. તે આજે બધા પથ્થરમાં જમે છે એ દર્શન કરવા હું આવ્યો છું. જમવા આવ્યા છે અને અમે શું માન્યું કે જમવા આવ્યા છે બરાબર. હવે આ તો મહંત સ્વામી મળ્યા ને પછી અમને કહ્યું કે જો આ ભૂલ થાય છે આપણી, આ જમવા નથી આવ્યા. પણ ધારો કે ના કહ્યું હોત તો અમે કઈ ઇમ્પ્રેશન લઈ દોત કે જમવા આવ્યા છે. પછી પાછું ચર્ચા થાય ને તો પછી કોક શું કે જમી ગયા છે. જમાડ્યા તો છે જ નહીં પણ સંભળાય એવું પાછું કે જમી ગયા છે. પછી પાછું કોક એને પોતાનું ઉમેરી કે કાયમ જમવા આવે છે. હવે એ બધા ભૂસા સાથે પછી ધારો કે અમારી ટ્રાન્સફર થઈ અને પછી ધારો કે મુંબઈથી અટલાદરા ગયા અને ત્યાં આગળ કાકા આવે એટલે પેલા દૂરથી જુએ કૂતરો પેલો જમી જાય છે આવ્યો. એટલે એને કે કૂતરો છે જ નહીં, જાઓ તમે વ્યવસ્થા. આ દશા થાય કે ને. હવે શાસ્ત્રી મહારાજે મંદિર બાંધ્યું, તમારા જેવા હરિભક્તો આપે છે, રસોઈ બનાવનારો જુદો છે, પીરસનારો જુદો છે, અમે ખુરશીમાં બેઠા બેઠા એમને હપતા હપતા અમને ઓર્ડર કરીએ, આધ્યાત્મિક કઈ રીતે આગળ વધાય. તો ભગવાન ઉગડ્યા પહેલાં આગળ વધી જવાય છે. આ ભૂસું ભર્યું હોય તો કાઢવું પડે કે નહીં. તો આવું કેટલું ભરેલું હોય છે કોને ખબર છે અંદર શું ભર્યું છે. આ તમારું સફેદ ખમીસ છે, સ્પષ્ટ સ્પષ્ટ દેખાય છે ને બધાને સફેદ. હું આ ચશ્મા ઉપર લાલ રંગનું એડેપ્ટર મૂકું તો મને કેવું દેખાય. તો તમારો માર્ક છે કે મારો માર્ક છે. તો મારી આંખ આગળ આવરણ આવ્યું ને એવું કાન આગળ આવરણ આવે તો, પછી એવું ચામડીમાં આવરણ આવે તો મનની અંદર કેટલા આવરણ ભર્યા છે. એ આરપાર દુનિયાને જોઈએ જ છે આપણે. કઈ રીતે સમજવાના છે તો કઈ રીતે વર્તીશું. જો હું તમને ઓળખતો નથી તો કઈ રીતે તમારી સાથે વર્તીશ. કોણ મને શું ખબર છે કે તમારી નિષ્ઠા શું છે, તમારી ભાવના શું છે, તો તમારું કયું અંદરનું શું છે કોને ખબર છે. આપણે તો બધું બહારથી માપતા આવ્યા, કેટલા ઊંચા છે, કેટલા પહોરા છે, કઈ જ્ઞાતિના છે. વોટ જ્ઞાતિ, શાની જ્ઞાતિની વાતો કરો છો. જ્ઞાતિથી મહત્તા છે પણ જ્ઞાતિથી આવ્યું. લો જાત જાતનું બધું ભર્યું છે અંદર બધું. કેટલું ભણેલા છે, અરે ભણેલો કંઈ કામ લાગતો નથી. કેટલા નથી ભણેલા ડોલાવે દુનિયા. જનમંગલ સ્વામી ઓળખો છો કેટલું ભણેલા છે. અને પેલા આપણા આ DDIT કોલેજવાળા કોણ, ધરમસિંહ દેસાઈના દીકરા પેલા નરેન્દ્ર દેસાઈ. નરેન્દ્ર દેસાઈને જનમંગલ સ્વામીએ વાત કરી સ્વામિનારાયણ ભગવાનની પ્રમુખ સ્વામી મહારાજની. એ તો ચુસ્ત વૈષ્ણવ છે અને ચુસ્ત પ્રેક્ટિસિંગ વૈષ્ણવ છે. ગીતા હા, અને ગીતા વાંચે ને ગીતા પર પ્રશ્ન પૂછે, ભગવત ચરણસાઈને પ્રશ્ન પૂછે, ભગવત ચરણસાઈ વિચારમાં પડી ગયા હતા. એ નરેન્દ્રભાઈને જનમંગલ સ્વામીએ વાત કરી અને કન્વિન્સ કર્યા. નડિયાદના છાત્રાને 15 લાખ રૂપિયા આપ્યા, 15 લેખ્સ રૂપીસ, કોઈ શરત નહીં. એણે કંઈક શરત મૂકવાની વાત કરી. શરત કોઈ નહીં કે તમારે, તમે કોઈ છોકરાને મોકલશો કે તમારો મોકલ અમારા છાત્રાને લેવું એવું નહીં. કોઈ બોર્ડ નહીં મારવાનું કે નરેન્દ્રભાઈના 15 લાખ છે. બધું ધીમે ને સમજાયેલું એવું નહીં આમ, પણ કન્વિન્સ કરેલા એને. એક વૈષ્ણવ પાસેથી 15 લાખ લીધા, 3 ચોપડી ભણેલો માણસ કેવી રીતે લેવાય. તો ક્યાં ભણતર આવ્યું. એટલે ના ભણવું એવું કહેવાનો હેતુ નથી પણ ભણતર એટલું નથી આવતું. તો કંઈક જુદી વસ્તુ છે. હવે કોકનામાં દોષ બી હોય પણ દોષ હોય પણ ટરી જવાના છે. કેટલા ટરી જાય છે એ બધા આપણે જોઈએ છે. તો જો આ ન રાખીએ તો આ બધી આપણી બાહ્ય દ્રષ્ટિ થઈ જાય તો બરાબર છે, પછી આગળ વધાતું નથી. એટલે યોગીજી મહારાજ એક સાખી કહેતા, બહુ સાદી ભાષા બોલતા. તમે આ ઇન્દ્રવદનભાઈ કદાચ બધા સાંભળી હશે. સ્વામી કહેતા હું મારો ઠાકર, બરાબર છે. ઇન્દ્રવદનભાઈ યાદ આવ્યું છે. હું મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. એટલે જગત છે જ નહીં. તો જગત છે નહીં એટલે જગત છે જ, પણ એમાં ઠાકર જ જોવાના, એની સામે નજર રાખવાની કે એમાં ઠાકરનો ભાગ કેટલો છે, એટલે એમાં સારો ભાગ કેટલો છે એ જોવાનું. તો આપણે આગળ વધાય. નેગેટિવ અંદર વસ્તુ છે પણ આપણે ન જોવીએ, સાધના છે.
તમારામાં સારું જ જોવું. હવે એ પ્રેક્ટિસ કરવાની આવી. એક દિવસમાં થતું નથી, કારણ કે આપણે વર્ષોથી અમુક ટેવ પડી છે, એને સુધારવાની છે. પણ એ સાધના છે, એ શીખવાનું છે. તો આ બધી વાતો લખી છે એટલે આપણે ખ્યાલમાં રહેવું જોઈએ, નહીં તો આગળ ના વધાય. એટલે રાજીપો એમાં થાય, બહુ કરવાનું છે એવું નહીં. યોગીજી મહારાજની સાધના તમે જુઓ, એમણે કંઈ બહુ પ્રવચનો નથી કર્યા, બહુ ગ્રંથો લખ્યા નથી, કશું લખ્યું નથી આમ જુઓ તો. પણ આની અંદર વ્યવસ્થિત. યોગી મહારાજ શું બોલ્યા, મને 50 વર્ષ સત્સંગમાં થયા એટલે આ તો દીક્ષા લીધા પછી બોલ્યા છે. કોઈ નાનામાં નાનો સત્સંગી હોય અને થાથા થાબડા જેવો હોય એનો પણ મને અવગુણ આવ્યો નથી. એ સાધના તો ભેગા રહ્યા છે, એટલું નહીં દરેકની સેવા કરી છે. થાથા થાબડા જેવો છે તો એનો અવગુણ તો જોયો જ નથી, પણ જે કંઈ એનામાં ગુણ છે એ તરફ નજર રાખી એની સેવા કરી છે. તો આ રીતે કર્યું છે, તો આ નજરમાં આપણે રાખવાનું છે. આ રીતે જો આપણે કરીશું તો આપણો સત્સંગ જુદો થશે. પહેલો આપણો વ્યક્તિગત, અને આપણો વ્યક્તિગત થયો પછી ભાઈ આપણે શું નામ નીલકંઠભાઈ આ મંદિર જુદું થશે. એટલે આ મંદિર બને એની સાથે આપણે બધાએ મંદિર આ બનાવવાનું છે. બધાએ આ વિચાર કરવાનો, નેગેટિવ વાત સદંતર બંધ કરો, નહીં તો બરકત નહીં આવે. હા, જે કંઈ પ્રોબ્લેમ હોય તો યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, પણ એને બંધ કરો, એની ચર્ચા બંધ કરો, એને કહેવાનું પણ બંધ કરો. યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એની ના નથી. પછી સાંભળવાનું બંધ કરવું પડશે, હર્ષદભાઈ એ અઘરું છે, તમે કહોની ચર્ચા ના કહો, કાંઈ કે તો કેમનું બંધ કરવું, એ શીખવાનું છે. હવે હાયર લેવલ આવ્યું, એ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ આવ્યું, એમાં કે સાંભળો કે ધીરે ધીરે કહેવું પડે. ઘણી વાર ના કહેવાય તો છટકવાનું હોધવું પડે. અમારે બધું કહેતા પછી કોઈક આવું કહેતો હોય ને કે હું જરા લઘુ કરી આવું, કે જતા રહ્યું આવું જ નહીં, થૂંકવા છે કોઈક મોટો હોય ને કહેવાય નહીં, શું કહેવું મોટા હોય તે બધું. આ બધા ખેલ હોય છે, બધાને પ્રશ્ન હોય છે. પણ પછી એથી આગળનું છે વિચારવાનું નહીં મેન્ટલી કે આવો છે ભાઈ છે, પણ તમારા માઇન્ડને ત્યાં જવા દેવા નથી. એટલે આ પ્રેક્ટિસ છે, થોડું મુશ્કેલ કામ છે, પણ અશક્ય નથી. હમણાં સાંભળ્યું તમે પેલા શાંતિપ્રિય સ્વામી મને ફેક્સ મોકલ્યો છે, હજુ મળ્યો નથી. એક પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ માણસ હિમાલય પર ચડી આવ્યો. જુઓ વિચારો, આ વિચારવાની જરૂર. એક માણસે નક્કી કર્યું, એને દેખાતું નથી, હિમાલય ઉપર ચડી આવ્યો. પેલો મેસનર ચડી આવ્યો, આપણે હિમાલય ક્યાં ચડવાનો છે, પણ આપણે આ ચડવાનું છે. હિમાલય પર ચડાય, એમાં દેખાતો નહીં ચડાય. મેસનર એકલો ગયો અને ઓક્સિજન વગર ગયો, વર્લ્ડ રેકોર્ડ દુનિયાના એવરેસ્ટ ઉપર ચડનારામાં એ ગયો. તો આ રેકોર્ડ આપણે તોડવાનો છે હવે, બસ કે આ એવરેસ્ટ ઉપર ચડવાનું છે. કે કોઈ પણ નાનામાં નાનો હરિભક્ત હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, થાથા થાબડા જેવો હોય, દોષવારો હોય, અને આપણે જાણીએ જ છીએ દોષવારો છે કારણ કે ભેગા, છતાં એનો દોષ ન દેખાય અને 1000 અવગુણની વચ્ચે એક ગુણ હોય તો દેખાય. આ ડિરેક્શન આપણે પકડવાની છે, આ ડિરેક્શન આપણે પકડીશું અને આપણે જે કાર્ય કરવાનું છે. તો આપણે જો સ્થૂળ કાર્ય કરવાનું, કાલે કહ્યું હું ફરી યાદ કરાવું છું, આ પ્રોજેક્ટ, આ મંદિર, એ પ્રોજેક્ટ દેખાય બીજું ના દેખાય. બટુકભાઈ તમને તમારું ઓપરેશન દેખાય, પણ આ પ્રોજેક્ટ દેખાવો જોઈએ. રોજ તમને મંદિર દેખાવું જોઈએ કે હું શું કરું. તમારું ઓપરેશન દેખાય છે કે નહીં, બધું ઝીણું બધું દેખાય છે ને, તો આ દેખાવું જોઈએ. દલાસ બંડર દેખાવું જોઈએ, પેલું કયું મંડળ ને બધા તમારા વિભાગના જેટલા બધા આવ્યા છે ભાઈ, પ્રમોદભાઈ, પ્રમોદભાઈ છે ને, એને બિચારાને તકલીફ છે, પણ આ જ દેખાય, આ જ જોવાનું. તો તમને તમારું તકલીફ જ નહીં દેખાય, તમારી તકલીફ બાજુમાં રહેશે ને તમે નીકળી જશો આગળ. બસ તકલીફ રહેશે ને તમે કરશો કે આ દેખાય, મારે આ પૂરું કરવું છે. ઇટ ઇઝ માય ટેમ્પલ, અને મારે કરવું છે, નીલકંઠભાઈ નહીં, મારું જ મંદિર છે, બસ મારો પ્રોજેક્ટ છે, હું કેવી રીતે કરું. અને તમારામાં જે શક્તિ છે લઈને તમે મંડી પડો, એક જ વાત કરીને પૂરું કરીએ. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે, કાવ્યની પંક્તિ મને ખબર નથી એક્ઝેક્ટ શબ્દોમાં, એનો ભાવાર્થ ખબર છે. તો સૂર્ય જ્યારે અસ્ત થવાનો હતો તો સૂર્યને વિચાર આવ્યો કે મેં 24-12 કલાક આ બધાને પ્રકાશ આપ્યો, ગરમી આપી, હવે હું તો અસ્ત થઈશ 12 કલાક સુધી, તો આ બધાનું શું થશે, આ બધા હેરાન થશે અંધારામાં, અને મારું કાર્ય કરે એવો કોણ છે. આમ ચારે બાજુ જોયું, કોઈ મળ્યો નહીં. એમાં આમ સહેજ આમ નજર કરીને તો એક નાનો દીવો જમીનમાંથી બહાર નીકળ્યો, એની અંદર એક દિવેટ હતી, એમાં એક્સ્ટ્રા દિવેલ કે ઘી કશું નહોતું, ખાલી દિવેટ જે પલારેલી હોય ને એટલી અંદર હતી. એ દીવો આમ પછી સૂર્યદેવને પગે લાગ્યો કે જય સૂર્યદેવ, એમ કહીને માથું માર્યું કે તમે ચિંતા ક્યાં કરો, શું બેઠો છું પોતારીમાં, આવડો દીવો
એ જરાક અંદર પલરેલી જીવ વાળો કેપમાં બોલ્યો કે હું બેઠો છું ને, કે પણ તું શું કરીશ કે જુઓ તમે તો સૂર્ય દેવ કહેવા, એટલે તમે તો આખી દુનિયામાં આપો, એવડો મોટો હું નથી પણ હું નાનો છું, પણ હું મારી આજુબાજુ 6 ઇંચની રેડિયસમાં 5 મિનિટ માટે પ્રકાશ આપીશ, સાબાશ ધન્ય છે, એમ બધા મંડી પડો. આ બધા જે શક્તિ છે મંડો, બધાની અંદર આ શક્તિ છે, એટલે આ પ્રોજેક્ટ છે, આ કાર્ય કરવાનું છે અને પેલું નથી કરવાનું, બસ એ આમ મંડશો ને પેલાની ટાઈમ જ નહીં રહે. તમને મંદિરના વિચાર આવશે ને દોષ નજરમાં જ નહીં આવે. આ દસ નજરમાં આવે એનું કારણ નવરાશ છે, નવરા પડીએ છીએ એટલે દેખાય. નવરા તમે 24 કલાક આ જ વિચાર કરો ને, તમારા વેપારના વિચાર અવશ્ય કરો, તમે ઓપરેશનના વિચાર કરો, ઓપરેશન નવી ટેકનોલોજી દરેક વખતે નવી એ કરો, એ પણ ના પાડે તો તમારો વિકાસ થશે ને તમારું કંઈક બીજા સાંભળશે કે ના બટુક બી બરાબર છે, એટલે પછી ક્યાંક અમે કંઈક કરવાનું છે, કરવું જોઈએ બટુક બી કે એમ બરાબર છે તો પડશે, એટલે એ કરવાનું છે, તમારું કામ કરવાનું જ છે. નથી ઇન્દ્રવદન બી શું કરે છે, રિટાયર થઈ ગયા કે રિટાયર થયા છે, પછી ફરી કંઈ ફિટ ન થયા ને, કાલ પહેલાં ફિટ કરતા થયા એમ કે ફિટ ન થયા ને, હવે આની પાછળ મંડી પડો. તમે બુદ્ધિશાળી છો અને જૂના છો, નિષ્ઠાવાળા છો, આ પ્રોજેક્ટ નો અધર પ્રોજેક્ટ, બધા જેટલા હર્ષદભાઈ અને જેટલા બધા બીજા ઘણા બધા હું બધાને ઓળખતો નથી, અને આપણે એવું નથી કહેતા કે તમે તમારો પ્રોજેક્ટ બંધ કરી દો, તમારું કામ ચાલુ રાખો, પણ સેકન્ડ પ્રોજેક્ટ આ હોય, ઘણા બબે મોડલ નથી હોતી, એમાં ત્રીજું સમજો ને પ્રોજેક્ટ, આ બધાને બધા આ રીતે વિચારો અને પેલા વિચારો ઓટોમેટિક બંધ કરી દો, એની ચર્ચા કરશો જ નહીં, આની અંદર મને શોધા કામ સેલ્ફ ચાલુ થઈ જશે, બધાની શક્તિ બહાર આવશે, અનંત શક્તિ છે, ભગવાનની અનંત શક્તિ છે, અને આપણા બ્રેઇન કામ કરવા માગે છે, પણ આપણે તૈયાર થવું પડે ને, તો આપણે વિચાર કરવો પડે, બીજાનું બંધ કરી અને આપણે બધા મંડી પડીએ, એટલે આપણો અંદરનો બહારનો અને આ બધો વિકાસ થાય. એકલું ઉષ્ટન નથી કરવાનું ભાઈઓ, શિકાગો કરવાનું છે, એ વિચાર કરજો. ભલે તમે ફિઝિકલી જે રીતે ના કરો, પણ પ્રેરણા તો કરો કે એ થાય. લોસ એન્જલસમાં જમીન દેવાઈ લેવાઈ જાય, ટોરન્ટોનું થઈ જાય, ન્યૂ જર્સીમાં થઈ જાય, બીજું ક્યાં છે, એટલાન્ટા, બધા જ થાય, બધો વિકાસ થાય, બધાનો વિકાસ થાય, બધાની મોટલો સારી ચાલે અને બધાના ધંધા સારા ચાલે અને જેને નોકરી ના હોય બધા નોકરીઓ મળે અને જે બધાને બીજા પ્રોબ્લેમ બધા હોય બધા સોલ્વ થાય. આપણે બધા મળીને આપણે બધા એક છે, વી આર ઓલ વન. આ ઉપાસના આ મા બાપા છે એ બેઝ રાખશો અને એને પહોંચવાનું છે, બીજું બધું કશું રહેવાનું નથી, બધું છે તો એ નથી જેવું છે, તો આ ધ્યેય રાખીશું તો આપણું કાર્ય સર્વોપરી થશે. માટે એ રીતનું બધાને કાર્ય કરવાનો વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.

શ્રીજી મહારાજે કહ્યું, સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા. અને મારે કે અમે તો આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, દેખાય છે એવું તો કહેતા નથી, કહી શકીએ એવું જ નથી. કેમ કે જે કહીએ તલ માત્ર કહીએ, આ કોઈ મનુષ્ય નથી એ તલ માત્ર કહ્યું, પણ વિમુખને તો મેરું જેટલું લાગે કે હા કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. આ બધા ઢીંગલા ઢીંગલી નાચે કૂદે છે, કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. એટલે મહારાજે કહ્યું, અને વાત સાચી, આમાં વિશ્વાસ આવે જોઈએ કે આ કોઈ મનુષ્ય નથી. આ જે આપણે કઈ વાત કરી, આ અરુણભાઈ બોલે ના ઓલે કોમ્પ્યુટર ને આ ને બધું કોણ બનાવે, તો એ તો બધું મુક્ત બધું બનાવી શકે છે. મહારાજને બીજી લાઈન લેવી છે, આ દબાઈ દેવી છે, આમાં ડાપણ વાપરીએ આ બધું કરીએ તો ક્યાંય ખોવાઈ જઈએ. એટલે મહારાજને મોક્ષની લાઈન ઊભી કરી, આ બધું એકવાર દબાઈ દે ને તો બીજી લાઈન શરૂ થાય. એટલે મોક્ષની લાઈન મારા શરૂ કરી. અને મહારાજ પૃથ્વી પર આવ્યા મોક્ષ માટે જ આવ્યા છે, બીજા કોઈ કારણ નહીં. બીજું અનંતકોટી બ્રહ્માંડના વિષય સુખ એ તો એમના માટે જ તુચ્છ છે, નાશવાન છે, એટલે એના માટે નથી આવ્યા. અનંતકોટી બ્રહ્માંડના સુખ જે બધા રાચે છે હાંડિયાના, એના માટે આવ્યા જ નથી ભગવાન. ભગવાન તો પ્યોર મોક્ષ માટે જ આવ્યા છે. એટલે આપણે એટલે આ સામાન્ય બનાવી દીધા છે. મહારાજ પોતે સામાન્ય બન્યા અને આપણને બધાને સામાન્ય બનાવ્યા, કેમ કે એમનું માસ્ટર પ્લાન છે. એક મોક્ષ સિવાય બીજું કંઈ આપવું જ નથી. એટલે આ બધું યુક્તિ કરે છે. એટલે આ લોકમાં આવીને બીજા કોઈ લોકમાં, બીજા લોકમાં તો બધું ધામધૂમ ચાલે છે, દેવલોક ઇન્દ્રલોકમાં, તો ત્યાં તો મોક્ષ થાય કોઈ પડી જ નથી મોક્ષની. અને આ પૃથ્વી લોકમાં છે, મહારાજ પોતે મનુષ્ય જેવા બન્યા, આપણે મનુષ્ય જેવા બનાવ્યા, અને પછી એમાં આ દીવભાવની વાત, આ બધી મહારાજ જે બધી વાત કરે છે, હા, એટલે એમાં વિશ્વાસ આવવો જોઈએ. કેમ કે મહારાજ કંઈ ગુણાતીતાન સ્વામી કહું કે ભડકો જેવો છે, દેખાડી શકે ભડકો, બધું બધું બ્રહ્માંડ એક નખનો અંગૂઠો આમ મારા ગુણાતીતાન સ્વામી દાબે ને આમ કરે, અનંત બ્રહ્માંડ ભડકે થઈ જાય. એટલે એ બધું એમને આ જગત ચાલતું હોય ચાલવા દેવું, અને એમનું કામ સાઈડમાં કરીને પછી આ સત્સંગ વધારો છે. એટલે આ ટૂંકમાં, અને આજે ગાંડાની વંજાર બધા સમજ્યા છે, આ વાત સ્પષ્ટ છે, એટલે જ કેફ આવે છે. અને જેને નથી સમજાવું એ સત્સંગમાં આવે જાય, સંસ્કાર પડે છે, પણ અસલી માલ તો આ લોકો લઈ ગયા. કારણ કે ઘણી એવી મુશ્કેલી હોય એની અંદર પણ સત્સંગ રહે એ મારે કહે કે સર્વોપરી છે. બધું ધામધૂમ હોય, પૈસા હોય, બધું હોય, એમાં સત્સંગ એમાં શું કાંઈ ના વરે. બધી મુશ્કેલીઓનો પાર ના હોય એની અંદર પણ સ્થિર રહે અને નિષ્ઠા ડગે નહીં એ. અને આ એક એકના બધા આખ્યાન જોઈએ, બધાને એવું વર્તે છે. એટલે અંદરથી કેફ આવે છે, બહારનું નહીં. બહારનો તો
આવે અને સમી જાય. અને અંદરથી કેફ આવે કોઈ રીતે ટળે નહીં, એ સમજણનું કેફ છે. અને હવે આ લોકોને સમજણ, એકાંતિકપણાની સમજણ હતી તો કોઈ રીતે ડગ્યા નહીં. અને ખાલી બીજા બધા ઘણા વાતો કરે એટલે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ અને સમજણ કરવી જોઈએ. પણ આ લોકો તો એમાં જ પડ્યા, મુશ્કેલીઓમાં જ પડ્યા અને કરી બતાવ્યું. અને એક એક જો આ મોતી કાકાની વાત કરીએ, આશાભાઈ ને ઈશ્વરભાઈ ત્યાં રડુમાં હતા અને આગ લાગી. એ લોકોની ગણતી એવી હતી, 15 વર્ષથી દેવું ચૂકવાતું નહોતું. કોઈ અતિવૃષ્ટિ થાય, કઈ અનાવૃષ્ટિ થાય, કાં તીડ પડે એટલે પેલા જીવડા હોય બધા ખાઈ જાય પાદળા, એટલે કાંઈ પાકે નહીં, એ બધું હતું. પણ તો એ પછી એમને 15મે વર્ષે ગણતી થઈ કે હવે આ વખતે તો બધું 100 રાની પાક, 32 રાની પાક છે, એટલે બધું ગોડાઉન ભરાઈ ગયું, બધું થઈ ગયું, કપાસ ને બધા. અને એમને થયું કે હવે આ વખતે દેવું ચૂકતે અને ઉપરથી પૈસા વધશે એવું થયું. હવે તે વખત એમના દીકરા રમણભાઈ, એ લોકો બાળકો કોઈ દિવસ એ બાજુ રમવા જાય નહીં, એ ખાતું જુદું જ. પણ આ એકલો રમણભાઈ એકલા ગયા

बड़ा पाप भरी गया, निर्गुण सो एकदम आकरा था। कया पाप? तमारा दर्शन पंच महापाप भरी गया, अने कया पाप लटक्या छे? स्वामी कहे के आ भगवान भगवान से बीजे वृत्ति जाए ये मोटू पाप छे। जो आ कक्षाए लई जवानी वात छे, एटले भगवान से बीजू कई राखवू ज नथी। एक कसोटी चढ़ाया बदा, अने बदा समझी गया समझे, अने ने वाली आठ आने बात करी, अने आ स्वामी बापा हजारों करोड़ों अबजो रुपया बात, अने एनी सामे आठ आनु शू हिसाब में, एटले भी कैफ जीव्या छे। खाली कल्पना नथी करी कि आवी रीते आपी समझण राखीए, આવા દેશકાળમાં આવી સમજણ રાખીએ, આમ કરીએ, કાંઈ નહીં, અંદર હોમ હોમાઈ દીધું, અગ્નિમાં પડ્યા, અને પછી તો એકદમ નિર્વિકાર નિષ્કલંક નીકળ્યા। એટલે નિષ્ઠાનું બળ, અને મહારાજ કેવા મહારાજ સ્વામી મળ્યા છે આપણને ખ્યાલ જ નથી। આપણે આજે સત્સંગ કરીએ છીએ ને, બધું હેત છે, સત્પુરુષમાં હેત, એને પાર પડશે, પણ આજે બધું બધી વાત સાચી છે। અનંત જન્મથી ઓલા ઋષિ મુનિઓ તપ કર્યા છે, અને બધા સાધન કર્યા છે, બધા સત્સંગ, બધા સાધનનું ફળ સત્સંગ, એ સત્સંગ આપણને મળ્યો છે, પણ એ જેમ જેટલું સમજાય એટલું કામમાં આવે। સત્સંગ તો મળ્યો છે, પણ આ બધા હરિભક્તો આવા જે ગાંડાની વરજા એમાં પેસવું હોય, એમાં એન્ટ્રી લેવી હોય ને, તો સત્સંગની સમજણ ધડ કરવી પડશે, અને માથે લેવું પડે। ખાલી સમજણ કરીને કામ ના આવે, એમાં પછી એની જે મજા આવે ને એ કેફ કોઈ દિવસ ટળે નહીં, અંતરમાં અખંડ કેફ રહે। એટલે આપણે એટલે આ કક્ષાએ મહારાજ લઈ જવાનું છે, એટલે આપણે પણ એવું કાંઈ નથી કે આવી કસોટી કરે, કસોટી નાય કરે ભગવાન, અને આ સુખ પમાડે। એટલે આપણે તો સાચી સમજણ કરવી, અને આવી તૈયારી રાખવી કે ભગવાન ભગવાનને છોડવા નથી, મહારાજ સ્વામીને છોડવા નથી, ગમે એવું થાય, ગમે એવું કષ્ટ પડે, ગમે કષ્ટ શું છે, કષ્ટ આ લોકમાં આ દેહ પડે એટલે બીજા જન્મે તો આપણે ક્યાંય રાજા થયા કંઈ થયા એટલે એનો નિર્ધાર નથી, એટલે આ જન્મ પૂરતું છે। આ જન્મ પૂરતું એટલે આઠાના, અને આ પ્રાપ્તિ કેટલી મોટી છે, એટલે એને ખોવી નહીં, આઠાનાને આઠાના રાખવા, અને અબજો રૂપિયા ત્યાગ કરવા એ મૂર્ખાઈ છે ને। એટલે એ સત્સંગ સાચો છે, સત્સંગ સાવ સાચો છે, એમાં શંકા રાખવી નહીં। મહારાજ સ્વામી પોતે પધાર્યા છે, અને જે સર માલ્કમ ગવર્નર એમની ઇતિહાસ જોઈએ આપણે, એક કેવા રાજી પુરુષ, પણ તોય, અને તે વખતે તો સિક્યોરિટી કોઈ નહીં, ઘોડા અને પગે ચાલવાનું માર્ચિંગ, ભાઈ મોટર કાર ને પ્લેન નહીં એ કંઈ નહીં, પણ તોય મુંબઈથી નીકળ્યા, રાજકોટ આવ્યા, મહારાજને મળ્યા, અને બધું કર્યું, અને એમને મહારાજે કહ્યું કે તમારે કોઈ વરદાન માગવું છે, તો એમને કહ્યું જો રાજવી પુરુષ છે, પણ તો એમને કહ્યું કે મારા શત્રુનું પણ ભલું થાય, એ તો સાધુ ના માગી શકે। હા, અસલી સાધુની વાત જુદી છે, પણ સામાન્ય સાધુ એવું ના માગી શકે મારા શત્રુનું ભલું થાય,
સત્વ તો

0: કેકઅપ કેક કરે બધું, પણ ત્યાં એ આવું માગ્યું અને ભગવાનની સામર્થ્ય. અને પછી તે વખતે મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે. અહીં સમજણ ગાંડાની વંજારવાળા હજારો સંખ્યા બંધ. એટલે આ કંઈ ખોટું નથી, આ બધું સાચું છે. હવે ઇતિહાસ તપાસો અને બધું કરો, એટલે આપણે ઊંડા ઉતરો આ સત્સંગમાં, તો બધી ખબર પડે. અને પછી જે કેફ આવે એની કોઈ વાત પૂછવાની નહીં. સદાનંદ સ્વામી મહારાજ.
1: આ બાળકોએ પારસમાંની ચિંતામાંની ઢગલાબંધ વર્ષા કરી છે. હવે કોઈ બાળક હોય, ગમે એવો બાળક હોય, પણ એના હાથમાં પારસમણી ચિંતામણી હોય અને એ આપો તો તમે લો કે નહીં? એવું આ બાળકે કર્યું, વર્ષા કરી પારસની ચિંતામણી ને સોનું ને હીરા ને માણિક ને વર્ષા કરી. પણ આપણે બાળક જાણીને ગણીએ નહીં, એ આપણી ખોટ છે. કોઈ બાળક હોય ને એના હાથમાં પારસની ચિંતા, એ તમને આપે તમે લો કે નહીં? તો આ બાળકોએ આ વર્ષા કરી, તમે લો કે નહીં? બાળક માનીને પણ એ આપ્યું શું છે એ જોવાની વાત. આ ઓલા બાળક કેટલું આખું અડધી યોગી ગીતા ભૂલી ગયો, સળસળાટ એક પણ ભૂલ કર્યા વગર. આટલું બધું જ્યાં પણ આપણે બાળક સમજીને આ વ્યવહારમાં ખરેખર એ બાળક કોઈ આપે તમને તો લઈ લો, એની પાસે બીજું હોય એ પતાવી દો. અને આમાં કાંઈ નહીં, બાળક બાળક સમજીને પણ એને આપ્યું શું છે માલમ માલ થઈ જાય કે યોગી અપાની વાતો કરી, કે સુંદર વાતો કરી. એ સૂત્ર આપણે જીવનમાં આવે ધન્ય થઈ જઈએ. એક જ જો સ્વામીએ કોઈની ખટપટ ના કરી, એક જ વાત. ખટપટ એટલે એકની વાત બીજાને કે, બીજાની વાત ત્રીજાને કે, એ ખટપટ. હવે એ તો સાચું જ છે, એકની વાત બીજાને કે સાચી જ વાત કહી, પણ તો એ ખટપટ કહેવાય, ખટપટ. અને ઉપજાવેલી હોય એ તો મહાખટપટ. હવે આ આ સત્સંગ છે, આ સત્સંગમાં આવું બધું હોવું ના જોઈએ. શ્રીજી મહારાજ કેવા ભગવાન મળ્યા પરથી પર, અને એમની હાજરીમાં અત્યારે કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય તો કેટલી અમન્યા રાખી આપે, કેટલું પ્રોટોકોલ ને આ ને તે. અને આ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને કોઈ અમાન્યા નહીં. અમાન્ય એટલે એમને જે વચન કયા છે એ પારવા, એ અમાન્ય કયા. એમને આ બધી અને ભગવાને તો બહુ જ કૃપા કરી, સ્વયં આયા કોઈ દેશ બને નહીં, આજ સુધી બન્યું જ નથી. આ ભગવાન આવ્યા જ નથી, આપણને મળ્યા જ નથી. અનંત અનંત અનંત જન્મથી આટા મારી દે, જન્મરણ જન્મરણ જન્મરણ, પણ આ ભગવાને આ સંત મળ્યા જ નથી. એટલી મોટી કૃપા, રૂબરૂ મળ્યા આપણા દા, પણ આપણે એમને ઢસડી લીધા આપણા વ્યવહારમાં. બે પૈસાનો વ્યવહાર એમાં અમને ઢસડી લીધા, અને એમની પાસે બધું કામ કરાવીએ. એક શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે હરિભક્તો અમારી પાસે શું કરાય, ઓલા બાળક હોય ને ચડ્ડી બગાડી હોય એને સાફ કરાવે. હવે બોલે એટલે આધ્યાત્મિક છે, આમાં તો બીજું કાંઈ જોઈએ નહીં. આધ્યાત્મિક બીજા દાસના દાસ, કેટલી મજા આવે દાસના દાસ. પણ આપણે અજ્ઞાન બાળકની જેમ જ અજ્ઞાન સેવીએ છીએ, એટલે બધું કાંઈ સમજતા જ નથી. પણ તો ભગવાને આટલી, આપણે કાંઈ સમજતા જ નથી તો ભગવાને આટલી દયા કરી, તો કેટલું. તો આપણે આજે 42 પાટું છે. હા, અરે આ દિવસે આપણે બધું સમજીને આધ્યાત્મ વાતમાં પડીએ, આ કચરો વીણીએ નહીં. મેં કામ ક્રોધ લો મોહ વત્સરા આશા તૃષ્ણા ઈર્ષ્યા અહંકાર, એ બધું કચરો જ છે. અને અનંત જન્મથી કરતા જયા છે, માન મોટો ભાગ તે સત્સંગ મળ્યો છે, શ્રીજી મહારાજ મળ્યા છે. એટલે આપણી ફરજ છે એમને અનુરૂપ, શ્રીજી મહારાજને અનુરૂપ આપણું વર્તન જોઈએ. તેમનું વર્તન આ વ્યવહાર વ્યવહાર એ બધું તો કરવું પડે, પણ એમાં ખૂંચી જઈએ અને એને પ્રધાન માનીએ છીએ. એક બે પૈસાનું કામ હોય અને તમારે મને કરોડો અબજોનું કિંમત કરીએ છીએ અને આધ્યાત્મ ભૂલી જઈએ છીએ. એટલે આજે આ બધું નક્કી કરો, ઘણી વાર નક્કી કરવું પડશે, પછી હાથમાં આવશે. એક વાર, બે વાર, ત્રણ વાર, પણ ઉપર ઉપર ચડતા રહેવું પડશે તો કામ આવશે. સજાન સાંઈ મહારાજ. સ્વામિનારાયણ હરે. સ્વાય વાત કરી જે અંતરમાં ટાળું રહ્યા કરે ને ધગી ના જાય તેના બે ઉપાય છે. અંતરમાં ટાળું, બહાર ગમે એટલી ઉપાધિ હોય, ગુણાતીતાન સ્વામી, જાગા સ્વામી અને પ્રાગજી ભગત હંમેશા આ જ વાત કરે, અંતરે ટાળું છે. અંતર સારું છે તો એ તો બહારથી તો ઘણી બધી ઉપાધિ હતી, પણ અંતર ટાળું રહે છે. એટલે સ્વામીને એ પ્રશ્ન છે, તમે ગમે ત્યાં જાઓ, મહેલમાં રહો, રાહ કરો, પણ અંતરમાં ટાળું રહે એ મુદ્દો છે. અંતર ટાળું રહ્યા કે ધગી ના જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, ભજન કરવું એટલે અનેક રીતે ભજન વ્યાખ્યા ખાલી મારા ફેરવી એવું નથી, પણ એમનું ચિંતન મનન કરે ગમે ત્યાં હોય તો ભજન જ છે, અને એ સાચું ભજન છે. એક તો ભગવાનનું ભજન કરવું, ને બીજું ભગવાન જ સર્વ કરતા સમજવા. સર્વ કરતા તો બહુ મોટી વાત છે, એમાં તો બધું ઘણું બધું આવી જાય. આપણે દુઃખ માત્ર ટળી જાય, દુઃખ ઊભું જ ના રહે, તો ગમે એ હાલત હોય, દેહની હાલત હોય, बीमार हो, अनेक उपाधि हो, पंता भगवान सर्व करता हरता समझे तो प्रश्न न रहे, क्योंकि खाली बोलवा में नहीं, सर्व करता हरता वास्तविक थे, खरेखर हमने स्वामी बीजी बात करी, महाराजे पण बात करी के मारी मर्जी विना रे कोई थी तळनू न तोड़ाय, सुकू पांदरू तो हाले नहीं जाए नहीं, पण तो हाले से एले फरे से निर्जीव से तो फरे, तो महाराज नी मर्जी विना सुकू पांदरू हलतू नहीं, એવું કેવું એટલું બધું કરતા પણ એવી ભાવના હોય તો અખંડ આનંદ રહ્યા કરે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા, તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે, જે દાસના દુશ્મન હરી કરવી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે આ સમજણથી ને આવું જ્ઞાન દ્રઢ થવાથી બધું, તમે સુખી જ રહો 24 કલાક, કોઈ વાત જ આગી પાછી થાય નહીં, કેમ કે સર્વ કરતા તમને સુખ આવે તો સુખ ભોગી લે દુઃખ આવે. દેહ સુખ છે દુઃખ છે એ દેહની વસ્તુ છે, દેહમાં સુખ આવે દુઃખ આવે એ ભોગી લેવું, એ કંઈક મહારાજે જ કરતા છે. તો એટલે ટૂંકમાં આવી સમજણ હોય સર્વ કરતા હરતા પણ આવી સમજણ હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાં, દૈહિક પરિસ્થિતિમાં ગમે હોય તમે સુખી રહેવાનો આ સમજણ છે. બીજું ભગવાને સર્વ કરતા હરતા સમજવા, તેમાં સુખ હોય તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે, જે દાસના દુશ્મન હરી કદી હોય નહીં, દાસ એમનો દાસ એમની સાથે વેર ક્યાંથી હોય, એ ભગવાન તમે ભગવાનના દાસ થયા અને તમારા દુશ્મન ભગવાન ક્યારેય ના થાય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે, જેમ કરશે તેમ જ સુખ થાય. ગમે કરે ભગવાન કરે, આ દેહની પરિસ્થિતિ તો અંતે તો સુખ જ થશે. એમ જે બધું કહ્યું મહારાજે કરવા ધાર્યું છે પણ એમાં સુખ જ થશે, તે આપણે અંતે પરિણામ ઉપર આપણે આધાર રાખો, પરિણામ સારું હશે બધું. પહેલે ગણિતમાં બધું ગોઠવણ થાય, માઇનસ પ્લસ બધું થતું હોય, પણ અંતે છેવટે સરવારો સુખ જ સુખનું આવે તો બધું આપણે ફાઈ ગયા છે. તો મહારાજ જેમ કરશે એ સર્વ કરતા હરતા પાણી ભાવનામાં આ રહે છે, એ જેમ કરશે ભગવાન છે એ બધું અઘરું છે, દેહમાં દુઃખ આવે બધું બહુ અઘરું છે, કેમ કે આપણે દેહભાવથી પરિચિત છે, લાખો કરોડો અનંત જન્મથી પરિચિત છે, દેહને આત્મા એક થઈ ગયા છે, તે એ દુઃખ લાગે બધું. અને પણ આવી સમજણ હોય કરતા હરતા એ સમજણ હોય તો આપણે સુખ જ રહીએ. અને મારે દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ સુખ જ થશે. તો આ બધી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી છે, મોટાને છે સદભાવ એ જ નૈરાશિકપણાનો હેતુ છે, ને મોટાને છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા તે સમજી રહ્યા, હવે કાંઈ ત્રણ કરો નહીં. સ્વામી કંઈક મોટાને છે સદભાવ એ જ નિર્વાજિકપણાનો હેતુ છે, બીજો નિરાશની પાડવાનો હેતુ તો કેટલાય વસ્તુ છે બધી, પણ તોય સ્વામીએ કહ્યું કે સત્પુરુષને છે. સત્પુરુષ અસદભાવ હોય, બીજી રીતે ગમે એટલા ગુણવાન હોય, જ્યાં અનેક ગુણ હોય, પણ સત્પુરુષને અસદભાવ થાય તો બધું પાનું નીકળી ગયું અને એ ખાડામાં પડ્યો. અને સત્પુરુષ તમે કાંઈ ના જાણતા હોય, બધું હોય, બધું ચાલતું હોય, લહેર કરતા હોય, પણ સત્પુરુષ વિશે સદભાવ હોય તો તમે ફાઈ ગયા, તે એ તરી ગયો અને પેલો ખાડામાં પડ્યો. મનુષભાવ આવે તો મોટા છે સદભાવ, એ નિર્વાસિક પાળવાનો હેતુ છે. અને તમે નિર્વાસનિક થઈ રહ્યા છો, થઈ રહ્યા, પણ આ કલમ મોટી એ મોટાની છે સદભાવ હોય તો તમને નિર્વાસનિક પાળામાં એકદમ એસ્કેલેટર રોકેટ સ્પીડમાં તમે જઈ શકો. ભગવાન જે સદભાવ હોય એ મોટી હશે, મોટાની છે, ભગવાનની છે નહીં. ભગવાન તો પરના પરના પર છે, પણ મોટાની છે એ ભગવાન ખરેખર ભક્ત, એકાંતિક ભક્ત એને છે સદભાવ હોય, એ જ નિર્ભયપણનો હેતુ છે. એટલે મોટાની છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. હવે ગમે એટલો નિર્વાસનિક દેખાતો હોય અને એને પોતે એને પણ લાગતું હોય એવું તો નિર્વાસનિક, પણ જ્યાં મોટા પુરુષને વિશે અસદભાવ હોય તો બધી બાજી ધૂળમાં જાય. એટલે મૂળ તો સત્પુરુષ આપણે મોટા મળ્યા હોય એની વિશે ભાવના છે, એના ઉપર તમારે નિર્વાસિક પણ એને વાસલિકપણાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, હવે શ્રીજી ભાઈ ઓળખાણા, આ પૃથ્વી પર આવ્યા, પ્રત્યક્ષ દર્શન દીધા, એમના સંતો, એમના સત્પુરુષો, ગુણાતીત ગુરુઓ, એ બધા ઓળખાણા. તો એ ઓળખાણ અને સાધુ ઓળખાણ, સાધુમાં આ બધું આવી ગયું અને તે સમજી રહ્યા કંઈ દોડક કરવું નહીં, બીજી કોઈ માથાકૂટ કરે નહીં, બીજો વ્યવહારમાં હોય એ બધું કરવું પડે, એ બધા બરાબર છે, પણ આવી પક્કડ ધડપણે રાખે કે આ બધું. સ્વામી કહ્યું કે સ્વામી કહ્યું કે આપણે આ સત્સંગ કરીએ છીએ એમાં ત્રણ વાત સમજવા છે, એક તો ભગવાનનું સ્વરૂપ ઓળખવું અને બીજું સાધુનું સ્વરૂપ ઓળખવું અને ત્રીજું નિયમ પાળવા. તો મારે કે અમે રાજી રાજી રાજી ને હા ધન્ય છે ધન્ય છે ધન્ય છે અને એમાં રાજી રાજી ને રાજી જે આટલી વાત કરવાની છે એ બધું કરો, પણ આ મચકુર ના આવે તો બધું ફેરો ના ફાવે, થયો ફરી જીત ગઈ જરૂરમાં, એ તો ચક્રાવે ચડે અને ગોથા ખાઈ રાખે. તો એક તો સત્પુરુષ મળ્યા અને એ આપણને મળ્યા છે, શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખસાહી મહારાજ મળ્યા છે, એ બહુ મોટી વાત છે. એમને ઓળખવાની વાત છે, એમનામાં જીવ ફરવાની વાત છે, એમના વચન પાળવાની જરૂર છે, તો બધું આવી ગયું પંચકુર. નહીં તો બીજું બધું ગમે એટલો સાત્વિક હોય, ગમે સારી ક્રિયા કરતો હોય, પણ સત્પુરુષને વિશે જો અભાવ હોય કાંઈ પણ, મોટા પુરુષને છે જરાક પણ અસદભાવ હોય તો ગમેલું ત્યાગી તપસ્વી બધું હોય પણ ના, ત્રણ ટાણા ખાતો આરસુ ગયો તો પણ એને જે સદભાવ થાય, બધીના 45 પણ અવાજ છે કે સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, પણ જો સત્પુરુષ વિશે અસદભાવ હોય તો એ નરકમાં જાય, ગમે એટલા સત્કર્મ કરે. અને જે નરકમાં ગયા જેવા કર્મ કર્યા હોય, બધું ધામધૂમ કરી હોય, અવરાઈ કરી હોય, પણ તો એ સત્પુરુષની વિશે એને ગુણ આવે તો એ તરી જાય, બધા પાપ નાશ થઈ જાય એકદમ, અને એ ધામનો અધિકારી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી દે, જો રીતિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાન પણ હોય તો કસર ટળાવે. રુચિનું બળવાન ભલે વિષયમાં વિષય સાથે રમતો હોય, એમાં ઉત્પ્રોત હોય, પણ રુચિ સારી હોય તે રુચિના બળે એ રુચિ બાજુ ખેંચી જાય અને ઓલું ખોટું થઈ જાય. જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાન પણ હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તે ઉત્તર કર્યો જે દૈવી હોય તો દબાય ને આશ્રી હોય તે ન દબાય. વાસના બળવાન હોય વિષય આપે ને અંતે તો મુકાય, તો મોટા પુરુષ તો અંતે મુકાય, ગમે એમ કરીને રોગ પ્રેરીને અને અરુચિ થાય અને મનમાં જે વાસના હોય એ બધી ખાવા પીવામાં ઘરમાં કુટુંબમાં બધેથી મુકાવે, રોગ પ્રેરણ બધું ઠેકાણે પાડે. વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે, તે મોટા પુરુષનું એ જ તાન છે. એમાં કાંઈ માલ નથી. જો મહારાજે કહ્યું જે હરિભક્તને રે રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંજ વિષયની આશ. એ ભગવાન વિષયને અનાદિકાળથી વેર છે, એટલે ભગવાન સંત એકાંતિક સંતો ભક્તો એને અનાદિકાળથી આ વિષય સાથે વેર છે. અને મોટા આગળ જે ધર્મ શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, અને બીજે તો દબાય જ નહીં જોર કરે, પણ મોટા આગળ જે ધર્મ શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તેનો ઉત્તર કરે છે દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય. એટલે જીવ જ પહેલેથી ઘણા અસુરી જન્મથી જ હોય, પણ ઘણા સંગે અસુરી થઈ જાય તો એમાં બધા અસુર ભાવ હોય એ દબાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, એક એકાંતિક સાધુ વિના બીજે કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં. માં હોય, બે ત્રણ દીકરા હોય અને એક 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, 15 વર્ષનો હોય, પણ એ દરેકને સરખું ના પીરસે. 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, પણ એટલે દેખાય કે અન્યાય કરે છે, માતા અન્યાય કરે છે, પણ અન્યાય નથી, એનો હિત, એને હિત સમાયેલું છે, એ કરે છે. કે પાંચ વર્ષનું હોય એને આટલું જ જોઈએ, વધારે ખાય તો રોગ થાય બધે. એટલે માતાને ખબર પડે, એટલે માતાને ખબર પડે તો સંતને ખબર ના પડે. એ મહારાજે કહ્યું, એકાંત સાધુ વિના બીજે કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં. બીજે સાચું હેત, હેત હેતમાં ફેર છે. સ્વાર્થીઓ હેત હોય એટલે એમાં અંતે સ્વાર્થ ઉપર જાય. એટલે સ્વાર્થ, મારો દીકરો મોટો થશે, પૈસા કમાવશે, મને આપશે, મારું પોષણ કરશે, એ તો રહે. પણ એટલે સાચું હેત તો એકાંતિક સંત પાસે હોય. એકાંત સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતા આવડે. જીવનું, દેહનું તો બધું કરે, દેહનું તો ખવડાવે પીવડાવે, રૃષ્ટપુષ્ટ કરે, પણ જીવનું, અને જીવનું કામ છે. જીવ અનાદિકાળથી માયામાં ફસાયો છે, એમાંથી કાઢવા માટે આ એકાંતિક સંત વિના બીજી કોઈ ઠેકાણે જીવનું સારું કરે કરતા ના આવડે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, બીજા તો, એટલે બીજા તો હેત કરે તો ઇન્દ્રિયોનું પોષણ કરે, બીજા હેત કરે ઇન્દ્રિયો, પણ એને ખબર ના પડે. પોષણ કરનારને, એને જેને હેત કરે એ બેને ખબર ના પડે. એ સાધુ એકાંતિક સંત હોય એ વિના બીજે કોઈ ઠેકાણે ભરાવું નહીં. ભરાવું તો ત્યાં જ ભરાવું. ને શાસ્ત્રી મહારાજ બાળપણથી જ કોઈ જગ્યાએ બંધાયા નથી, કોઈ જગ્યાએ બધેથી. અને બંધન તો એવો એવો બંધન આવે કે બીજા કોઈ તો છૂટે નહીં. આ ગુરુદાસ કોઠારી સ્વામીને કહ્યું કે તમને આ કોઠાર સાપો બીજા 50 વર્ષનો સત્સંગ. સ્વામી કહે કોઠારી વાત ભૂલ્યા પડ્યા, એમાં કોઠાર કરવા નથી આવ્યો, ભગવાન ધારવા ભજન કરાવે છે. તો વિહારીલાલજી મહારાજ એમને વાત કરી કે તમારી ભેગારો પાછા થાય. સ્વામી સ્પષ્ટ વાત કરી. તો સ્વામી વિહારીલાલજી મહારાજે કહ્યું કે તમને કોઈ મંદિરમાં રહેવા નહીં દઉં. તો સ્વામી કેટલાક કહેવાય માલમાં ભલે, કોઈથી તાકાત નથી બોલાટે, ક્યાંય બંધાયથી. પણ પ્રાગજ ભગત જેનું અતિશય અપમાન થતું હતું આ સત્સંગમાં, એમાં બંધાયા. અને એમાં તો પ્રાગજી ભગત તો ગ્રસ્ત હતા. અને બીજો વ્યવહાર કરતા ત્યાગી નતા. અને વળી ભગતજી માર તો ભણેલા નહીં, અભણ. અને શાસ્ત્રી માર તો કેટલા ભણેલા. બધી વાત વિરુદ્ધો પડે, પણ તોય ત્યાં બંધાયા. પ્રાગજ ભગતો બંધાયા, બીજી ક્યાંય બંધાય નહીં. ભલ ભલામાં આગળ બધી બંદી તોડીને નીકળતા નીકળતા. અને ખરેખર બીજો કોઈ એ તો બંધાઈ જાય આ બધામાં. અને બીજા તો હેત કરે તો ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં તે મૂળગું અવળું થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. લાખ લાખનો ત્યાગ કરીને એકને રાખવા, લાખનો ત્યાગ એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રી કૃષ્ણને રાખ્યા એમ છે તે जाड़ू जो जे कौरव ने केटली सेना थी बधी ढगला बंद अने पण अमने कृष्ण भगवान महत्व हतुं पांडवोने ते एकने राख्या कि आमां तो बधुं आवशे चिंतामणी छे बधुं અને હારે કે જીતે ગમે થાય પણ તો એ ભગવાન છે, ભગવાનનો પક્ષ રાખ્યો. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કહીએ, મૂર્ખનો સંગ ન કરવો. કેમ જે મૂર્ખ ચાકર, જે મૂર્ખ ચાકર હતો તે રાજાને બાટી આપી એ મહારાજ કહેતા. એક દુર્બળ ગરાશી કચેરીમાં પોતાના વારાના દિવસે જૂજ પૈસા આપી ચાકરને પાન સુપારી લેવા મોકલ્યો, પરંતુ ચાકરે પોતે તથા રાજા બે દિવસના ભૂખ્યા હતા એમ ધારી પાન સુપારી નહીં લાવતા ત્રણ બાટીઓ કરી લાવી. તેમાંની બે બાટી કચેરીમાં રાજાને આપી બોલ્યો, લ્યો આ ખાઓ, પાનમાં શું ખાશો. એટલે મૂર્ખ એની સંગ ના કરે તો આપણે મહામૂર્ખ બનીએ. મોટા મૂર્ખને સંગે મૂર્ખનો સંગ ના કરો. કેમ જે મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ. એ અગુણતરા કાળમાં ભીમનાથમાં રાખા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખો. ભીમનાથે ખરેખર સ્વામી કેટલું સચોટ દ્રષ્ટાંત આપ્યા. એ ભીમનાથ રાખા, એક ભીમનાથમાં જ બધું ખાવાનું મળે, બીજું ક્યાંય મળે નહીં. તો રાકા બધા હોય લાઈનમાં ગોઠવાયા હોય, પણ એક ઓલો અકળાઈને ધક્કો મારે તો બધા ગોળતા આવે, પણ તોય એટલો ખપ બીજે ક્યાંય મળે નહીં તો ફરી લાઈનમાં ઘૂસે, ફરી જતા જતા ફરી ધક્કો માગે. એટલે એવો ખપ રાખ્યો, એવો ખપ રાખવો કે કલ્યાણનું ખપ એ રાખવો. ખરેખર સદગુરુ મળ્યા હોય, ગુરુ મળ્યા, એકાંતિક ભક્ત મળ્યા, એની સાથે આવી રીતે વર્તો. ધક્કો મારે ગમે એમ કરે તો છોડવાની એવાય. અગણોતેરા કાળમાં ભાલ પ્રદેશમાં આવેલ ભીમનાથ મહાદેવની મહાદેવની જગ્યાએ સદાવર્ત મળતું તિલકા નદીની ઊંચી ભેખળ પર મંદિર હોય, ભૂખ્યા દુખ્યા ગરીબ લોકો નદીમાંથી કતાર કરતા ઉપર જતા ને સદાવર્તમાં કળછો થૂલું. હવે એક જ કળછો બધા ના મળ્યા, કરશો ઘઉંનું ભડક્યું મેળવતા. રાકા ગીરદી કરે એટલે થોડું આપના કંટાળે અને એક ધક્કો મારે તો બધા જ ઉપર છપરી પડતા, ગુલાટ ખાતા નદીની ગરમ રેતીમાં પડે. છતાંય કરશો થોડું અહીં જ મળશે એવો ખપ રાખી ફરીથી પાછા પડે નહીં. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, ચાર ઘાટીઓ છે તેને ઓળંગવી એ કરવાનું છે. તમે એક તો ભગવાનની ઉપાસના સમજવી, એક ઘાટી પહેલા એ મુદ્દો, પહેલું મુદ્દો આ છે અને ખરેખર સાચો મુદ્દો છે ભગવાનની ઉપાસના સમજવી. બીજું સાધુઓ રખવા બહુ મુશ્કેલ છે. જો બે વસુ ગામના જૂનાગઢ ગયા સમાગમ કરવા. ગુણાતીતા સ્વાઈ એ જાણતા હતા ગુણાતીતા સ્વાઈ કોણ છે બધું, પણ ત્યાં એક છેટેથી દેખાડ્યો અહીં ચા પાણી કરતા જાઓ. ગુણાતીતા સ્વાઈ તો એ રહ્યા છેટે દેખાડ્યા, અને બીજો કે ના હું તો જઈને પગે લાગું, મારી ઓળખાણ આપું અને પછી બધું કામ થાય. તો સ્વામીએ બે એકને પૂછ્યું કે તમે જોડિયા હતા ક્યાં ગયા, તો કે તો ચા પાણી કરવા રોકાયો છે અને પછી આવશે. સ્વામી કે ગયો ગયો ગયો લક્ચરાથી જમપુરીને જન્મરણ એ ત્રણ નદુમાં. તો સ્વામી કહ્યું સાધુ આજે આપણે તો બહુ શાસ્ત્રી મહારાજ એટલી બધી દયા કરી છે, યોગી આપા પ્રમુખ સાહેબ મહારાજ સત આપણે કહેવું જ નહોતું પડ્યું સામેથી, પણ તોય અહીં આવ્યા પછી પણ ગોટાવારે આપણે સંઘ નવ રાખીએ અને ગમે એને સંગ કરીએ, અભાવ ગુણ લેતો હોય આ કરતો હોય એનો સંગ કરીએ, ને તમારામાં એ અવગુણ બધું સત્પુરુષના ગુણ તો બાજુમાં રહે પણ તમારે નફટાઈ આવે. તેમાં એક તો ભગવાનની ઉપાસના, બીજું સાધુ રાખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા એ મોટી ઘાટી છે, ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળો. એ ચાર બધી ઘાટીઓ છે ખરેખર એ ચાર. એટલે પહેલી તો આપણે ભગવાનની દયાથી આપણે ભગવાનની ઉપાસના બધી એમાં તો ખાટી ગયા છે બધી, અને જે મુદ્દો છે સાધુઓ રાખવા એમાં બુદ્ધિ વાપરવી પડે, દેહ વાપરવું પડે કે જે અભાવ ગુણ લેતો હોય એને સંગ ના કરવો, ખરેખર તમને ક્યાંય ને ક્યાંય મૂકી દેશે. દેખાય તમે સત્સંગ કરો છો એકાંતિક શાસ્ત્રીમાં યોગી બાબુ પ્રમુખ સાહેબનો સત્સંગ કરો છો એવું તમને દેખાય, બીજાને સમજાય, પણ અભાવ ગુણ લેતો હોય તો ક્યાંય ખાડામાં નાખી દે. દેહ ને આત્મા જુદા સમજ્યા. ચોથું ઉત્તમ ભાવમાંથી રાગ ટાળો તે કરવું, તો સર્વેનું કારણ સાધુ છે. સાધુ બધી ઓળખાણ બધી સમજ આપે, આ કુસંગ કહેવાય કોને કહેવાય, સારા સાધુ કોને કહેવાય, એ બધી ઓળખાણ આપે એટલે સાધુને પકડવા. એ આપણે તો બહુ દયા કરી છે ભગવાનની દયા, પણ મન કવચે સાધુ સેવ્યા ના હોય તો ગોટાવારી જાય. શાસ્ત્રી યોગી પ્રમુખ સાહેબ મહારાજ હોય તો એ હવે દેખાય તમને સંગ કરતો લાગે, પણ આ સમજ ખરેખર મન કહે છે સાધુ સેવા તો આવી સમજ આપે. સહજાન સ્વામી મહારાજની જય.
2: આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો.

શ્રીજી મહારાજ ગઢડામાં જ વિરાજમાન હતા. મહારાજ માળા ફેરવતા હતા અને ભક્તોએ પૂછ્યું કે મહારાજ, અમને તો કંઈ દુઃખ આવે, મુશ્કેલી આવે ત્યારે અમે તમારા નામની માળા ફેરવીએ છીએ, પણ આપ કોના નામની માળા ફેરવો છો? ત્યારે મહારાજે કહ્યું કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. ત્યાં આપણા જેવા બધા બેઠા રાજી થયા છે કે આપણી માળા મહારાજ ફેરવે છે. પછી કહ્યું કે કોની માળા ફેરવો, કેવા ભક્તોની? તો એ માળાના મણકામાં, મહારાજની માળાના મણકામાં નામ લાવવું હોય તો સૌથી અઘરું છે. એવા ભક્તો થવું ને, દુનિયામાં સૌથી અઘરામાં અઘરું, કઠણમાં કઠણ કામ હોય તો આ છે. દાદા ખાચર એવા ભક્ત હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સૌથી કઠણ કામ કયું? ભક્ત થવું રે ભગવાન.

કાઠી દરબારો સહિત મહારાજે પાર્ષદોને કહ્યું, સંતોને પણ કોને કોને આવવું એ બધું મહારાજ પોતે જ નક્કી કરે છે, કારણ કે એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. એટલે જાનમાં કોને કોને આવવું, કોને ગાડામાં બેસવું, કોને વેલમાં, માફામાં, રથમાં બેસવું, કોને પગપાળા ચાલવું, કોને બળદ ગાડામાં બેસવું, આગળ કોના ગાડા રાખવા, રથ વેલી માફો ક્યાં અટકવાનું, કયા ગામમાં વચ્ચે રોકાવાનું છે, એ બધી જ સંપૂર્ણ વ્યવસ્થા મહારાજ પોતે જ કરે છે, કારણ કે વરના બાપ પોતે બન્યા છે. એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. અને આવી રીતે ગઢડાથી પોષ સુદ આઠમના દિવસે, વસંત પંચમી પછી ત્રીજે દિવસે મહારાજ દાદા ખાચરને પરણાવવા માટે જઈ રહ્યા છે. હરિલીલામૃતની અંદર 5 અધ્યાયની અંદર આનું વર્ણન છે. જાન પહોંચે ને એનું છે, અહીંયાથી નીકળે ને. પહેલાંના સમયમાં એવું હતું, જૂનાને ખબર હશે થોડા, આજે તો સવારે માંડવો અને સાંજે ઘરે આવી ગયા હોય. હવે એટલું જ નથી થતું, કોર્ટમાં જાય ને તો કલાકમાં પૂરું. પણ એ સમયને વિશે 3 દિવસ તો ઓછામાં ઓછા થતા. જાન જાય એને 1 દિવસ જાય, વચ્ચે રોકાય, પરણે વચ્ચે રોકાય ને પાછી ઘરે આવે. અને ઘરે જે પીઠી ચોળે માંડવો નાખે ને એ બધું જુદું, એટલે 5-1 દિવસનું આખું આ લગ્નનું પર્વ થતું હતું. માગસર સુદ આઠમને દિવસે મહારાજ આ રીતે ગાડા વેલ માફો બળદો શણગારી અને આ પ્રમાણે નીકળ્યા છે. શરૂઆતની અંદર ગઢડાથી જ્યારે નીકળ્યા ત્યારે મહારાજ અને દાદા ખાચર બંને ઘોડા ઉપર બેઠેલા છે. અને બીજા બધાએ આગળ વાત કરી એ પ્રમાણે જેને જ્યાં મહારાજે આજ્ઞા કરી ત્યાં બધા બેઠા છે. રસ્તાની અંદર જે ગામો આવે છે, લગભગ 28 જેટલા ગામ આવે છે નાના મોટા, દરેક ગામમાં બધાને ખબર છે કે મહારાજ સ્વયં દાદા ખાચરને પરણાવવા જઈ રહ્યા છે. એટલે દરેકની એવી તૈયારી છે કે અમારે ત્યાં મહારાજ રોકાય, પરંતુ કોઈ જગ્યાએ મહારાજ રોકાતા નથી. બળદને ચાર એટલે કે ઘાસ ચારો આપવાનો સમય થાય એવા સમયે, અથવા તો આ પ્રમાણે 3 દિવસ જે વચ્ચેના છે એટલે કે જ્યાં જમવાનો સમય થયો હોય ત્યાં મહારાજ, આમ તો સાથે પણ ટીમણ લીધું છે, લખુ કંદોયને પણ સાથે લીધેલો છે, અને સુખું સુખડી ગાંઠિયા વગેરે પણ મહારાજે સાથે લેવરાયું જ છે. તે છતાં પણ જ્યાં જ્યાં એવા ગામ આવે એવો ભાવ આવે ત્યાં મહારાજ રોકાય છે. ભક્તોનો ભાવ પણ અદ્ભુત છે. ગઢડાથી નીકળે અને માલપરા કરીને ગામ આવે છે. ત્યાંના કરશન પટેલ મહારાજને કહે છે કે મહારાજ જાનને જમ્યા વગર હું નહીં જવા દઉં. મહારાજ કે અમારે ઉતાવળ છે, અમારાથી રોકાઈ શકાય એવું નથી. અને મહારાજને આવી રીતે વાત કરે ત્યાં તો એમણે એમના સાથી દાડિયાઓને કહી દીધું કે જાઓ, વાડીની અંદર શેરડી ઊભી હતી અને શેરડી છે ને 12 મહિને 1 પાક પાકે. એ કંઈ જાર કે પેદા છે કે તમે કમ મકાઈ વાવીએ છે ને આપણે પોપકોર્ન, એવું નથી કે 1.5 મહિનામાં 3 મહિનામાં એનો પાક તૈયાર થઈ જાય. તો છાતી છાતી સમી શેરડી થયેલી હતી, એ શેરડી વાઢી ગાડા ભરીને લાવ્યા અને ગાડા જાનના ગાડાની અંદર જે બળદ જોડેલા હતા ને એ બધાને નાખી. મહારાજે કહ્યું કે આ શેરડી ક્યાંથી આવી? બહુ અદ્ભુત રીતે ભગવાનને સંતને અર્થે શું ન થાય એ માલપરાના કરશન પટેલની જે ભાવના છે હરિલીલામૃતમાં વર્ણવેલી છે. આપણે સમયના અભાવે અત્યારે એ વાતને જાણતા નથી, પણ સમજીએ તો ખરા. એમાં લખ્યું છે કે આવો સમો ફરી નહીં આવે,

આ ચોઘડિયું, આ સમય, આવો અવસર ફરી ફરીને આવે. કહેવાય ને, નાણું મળે પણ ટાણું ન મળે. રસ્તાની અંદર દરેક ભક્તો મહારાજની આવી ભક્તિભાવથી સેવા કરે છે અને મહારાજને રોકવા માટે ખૂબ ખૂબ આગ્રહ કરે છે, પરંતુ મહારાજ રોકાતા નથી. રસ્તાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ રીતે ભક્તોના ભાવ પૂરા કરતા કરતા કરતા પીઠવડી, ભામોદરા, ઝીંઝુડા, સેંજળ આ બધા ગામોની અંદર પસાર થઈ અને મેરિયાણા ગામની અંદર આવે છે. ગામની ભાગોળેથી આમ જાન આખી જઈ રહી છે અને મહારાજે પોતાનો રથ ગામની અંદર લીધો અને ગામની અંદર એક ઉગા ચાંદ નામના હરિભક્ત હતા. હવે ઉગા ચાંદે એવો સંકલ્પ કરેલો કે મારી પાસે 100 રૂપિયા છે અને મારે સ્વામિનારાયણ ભગવાનને આપવા છે, પણ સ્વામિનારાયણ મારા ઘરે આવી અને માગે ને તો આપવા છે. મહારાજ અત્યાર સુધીમાં હજી જઈ શક્યા નથી અને પછી પણ જઈ શકાય એવું છે નહીં. એટલે આજે મહારાજે આ વચલો માર્ગ લીધો કે જાનને કહ્યું કે તમે આગળ જાઓ, અમે ગામમાં થઈને આવીએ છીએ. ઉગા ચાંદનું ઘર આવ્યું, મહારાજે સામેથી ખખડાવ્યું. ઉગા ચાંદ તો ખુશ થઈ ગયો, હા મહારાજ મારે ત્યાં આવ્યા. મહારાજ કે ત્યાં પેલા વેઢ અને 100 રૂપિયા દાટ્યા છે ને લાવ. લઈને મહારાજ તરત નીકળી ગયા. આવું પણ મહારાજ કરે અને આ રીતે રસ્તાના બધા ગામોની અંદર સંતોએ જ્યાં જ્યાં સત્સંગ કરાવ્યો હોય એ બધા હરિભક્તો પણ ખૂબ દર્શન કરવા માટે આવે છે. મહારાજને રોકવા માટે ઘણો બધો આગ્રહ કરે છે, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રોકાતા નથી. આઠમને દિવસે નીકળેલી જાન, આઠમની રાત, નોમની રાત, આ બે રાત રોકાય અને દસમને દિવસે વહેલી સવારે મહારાજ ભટવદર પહોંચે છે. કોઈ એવું કહે છે, આપણા જ ગ્રંથોની અંદર બે જગ્યાએ લખેલું છે, એક તો કેરાળાને પાદર, અથવા તો બીજું કહે છે કે અહીંયા ભટવદરને પાદર. વહેલી સવારે મહારાજ જ્યારે ત્યાં આગળ પહોંચ્યા ત્યારે વહેલી સવારનો સમય છે, હજી મોસ ઉજણું થયું નથી અને એ સમયે જાન ત્યાં આગળ આવીને છૂટી છે અને મહારાજના કાને એક મધુર સ્વર અવાજ સંભળાય છે. મહારાજને અવાજ, એનો જે તાલ, લય બધું ખૂબ ગમી ગયું અને મહારાજ બે ઘડી આમ સ્થિર થઈ ગયા. છેલ્લાના 13 વચનામૃતમાં મહારાજ લખ્યું કે કીર્તન ભક્તિ અમને પહેલેથી ગમે અને કોઈ કીર્તન ગાતું હોય તો જાણે અમે દીવાના થઈ જઈશું. એટલે મહારાજના કાન જે બાજુથી અવાજ આવતો ને એ બાજુ આમ સર્વા થયા, એટલે કે ધ્યાન દીધું અને અવાજ ઢાળ મહારાજને ગમી ગયો. એક માણસ વહેલી સવારે ભેંસો ચરાવવા માટે આવેલો, એની ભેંસો ચરતી હશે ને, એ માણસ ઊભો ઊભો એક પદ લલકારતો હતો. આમ તો એ સાંભળીશું તો એમાં કોઈ શબ્દની અંદર સાર નથી, પણ રાગ ઢાળ બહુ સુંદર, લાંબી હલકથી ગાતો હતો. જામ

જાંબુડે જાયશમાં ને જાંબુડા ખાઈશમાં, બસ. પણ આ ઢાળ મહારાજને ગમી ગયો. સામે પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી સામે જોઈને મહારાજ કે સ્વામી આવા રાગ ઢાળના કોઈ કીર્તન બનાવો. પટવદર ને ગામને પાદર જાન છૂટેલી છે અને વેવાય પક્ષ એટલે કે નાગપાલ વરુને સમાચાર આપી દીધા છે કે ભાઈ મહારાજ જાન લઈને પધારી ગયા છે. જાન ગામની ભાગોળે જઈને અટકે, જ્યાં સુધી વેવાય પક્ષ સ્વાગત સામૈયું ન કરે ને ત્યાં સુધી અંદર ન જવાય. એટલે સામૈયું આવે એની રાહ જોવે છે. તે દરમિયાનમાં મહારાજે આ વાત કરી. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ, એ વખતે મહારાજે જે શરીર ઉપર શણગાર સજેલા, માથે મોળિયું બાંધેલું, તો ત્યાંથી જ પ્રેમાનંદ સ્વામીએ શરૂઆત કરી.

નમણી એમ કરતી એક બે ને ત્રણ પદ બનાવ્યા. મહારાજની મૂર્તિનું વર્ણન કરતા કરતા ત્રણ પદ બનાવ્યા. ત્યાં તો વેવાય પક્ષમાંથી બધા આવી ગયા અને મહારાજ પોતે સ્વયં પધાર્યા હોય. ફૂલના હાર બધા લાવ્યા છે. દાદા ખાચર વરરાજા છે, પણ મહારાજા તો વરરાજાની મહારાજા છે. એટલે એક હાર મહારાજની કોટમાં પહેરાવે, મહારાજ ઈશારો કરે ત્યારે દાદા ખાચરની કોટમાં પણ હાર પહેરાવે. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે. કાવ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે એક પદ બને, બે બને, ચાર, છ, આઠ, ત્રણ, પાંચ, સાત એવા પદ ક્યારેય બને નહીં. ત્રણ પદ પૂરા થયા અને મહારાજનું આખું શરીર છે ને ફૂલના હારથી ઢંકાઈ ગયું. એટલે પ્રેમાનંદ સ્વામી જે વર્ણન કરતા હતા ને બંધ થઈ ગયું. ચોથું પદ બનાવ્યું.

હાર હજારી ઉર હાર હજારી રે ગુચ્છ બેઉ કાનમાં બાંએ બાજુ છે કાજુ બાંએ બાજુ છે નિરખું નિત્ય ધ્યાનમાં એવી રીતે પ્રેમાનંદ સ્વામી ચાર પદ પૂરા કરે છે અને આ રીતે વેવાય પક્ષમાંથી બધા આવી મહારાજને પગે લાગે છે પ્રણામ કરે છે સન્માન કરીને કહે છે કે મહારાજ ચાલો અને મહારાજ દાદા ખાચરને લઈ અને ભટવદની શેરીની અંદર આ પ્રમાણે જઈ રહ્યા છે વરરાજાને પૂખવા માટે દાદા ખાચરને હવે મહારાજે આગળ કર્યા છે દાદાનો ઘોડો આગળ છે મહારાજ એની પાછળ છે એની પાછળ બધા સંતો ભક્તો પાછળ ભાઈ ભક્તો આ પ્રમાણે બધા વાજતે ગાજતે દાદાને એટલે નાગપાલ વરુને આંગણે જઈ રહ્યા છે ભૂમાનંદ સ્વામીનું પદ છે આ જ પ્રસંગનું નથી પણ આ પ્રસંગનું હોય એવું લાગે છે આ ટાઈમે બનાવેલું નથી પણ આ પ્રસંગને અત્યંત ઉચિત છે કેવું વર્ણન છે સર

છેલ્લા ચાર દિવસથી જેમના ઉપર અકારણ કરુણા વરુણા થઈ છે એવા જસુબા મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે, અંતરથી પ્રાર્થના કરી રહ્યા છે. જેવી રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરેલી ને રૂકમણીનો ભાઈ રૂકમી એમણે નક્કી કરેલું હતું કે મારી બેન રૂકમણીને દમઘોષના દીકરા શિશુપાળ સાથે જ પરણાવું. અને રૂકમણીએ મનથી નક્કી કરેલું તો પરણું તો ભગવાન કૃષ્ણને જ પરણું, પણ દમઘોષના દીકરા શિશુપાળને તો ન જ પરણું. અને એણે જે રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને મનોમન પ્રાર્થના કરી હતી અને ભગવાન કૃષ્ણ છેલ્લી ઘડીએ પણ આવી એનું કાંડું પકડીને રથમાં બેસાડે છે, એ જ પ્રાર્થના અહીંયા જસુબા પણ મહારાજને કરે છે. મારી

ભક્ત દાદા ખાચર અને જસુઆ બંને એક પ્રકારના ઉત્તમ કોટીના જીવ છે. બંનેને મહારાજ ભલે લગ્ન ગ્રંથિથી જોડે, પરંતુ બંનેના મન તો આગળ આપણે બે દિવસ પહેલા જોઈ ગયા એ રીતે બંનેની વૃત્તિ તો મહારાજની સાથે વરી ચૂકેલી છે. વૃત્તિ તે નામ વનિતા, વર શ્રીહરિ સાક્ષાત, વરે વર્યાની ઈચ્છા કરી સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ. બંનેના અંતરની અંદર જગત પ્રત્યેનો વૈરાગ છે અને ભગવાનમાં અનુરાગ છે. એવા લોકોને, એવા ભક્તોને જ ભગવાન આ રીતે હથેવાળો જોડી આપતા હોય છે. અહીંયા આગળ માણેક સ્તંભ રચેલા છે, ચોરી બુરાઈ છે, અને સમય થતાં આ પ્રમાણે દાદા ખાચર અને જસુબા બંને ચોરી મંડપની અંદર પધારે છે, મંગળ ગીતો ગવાય છે,

આવી રીતે જ્યારે લગ્ન થતા અને ત્યારે આકાશમાંથી દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કરે. પહેલે પહેલું મંગળ યુવર્તાય, સપ્તપદી થઈ રહી. મહારાજને બંને પ્રણામ કરે છે, પગે લાગે છે. મહારાજ અભય હાસ્ત કરીને કહે, ધન્ય ગ્રહસ્થાશ્રમો, ગ્રહસ્થાશ્રમ હો તો આવો હજો, એવા મહારાજ આશીર્વાદ આપે છે. ત્યાં આવેલા સગા સંબંધીઓ પણ આ પ્રમાણે વિવાહનો જે વિધિ થતો હોય એ બધો વિધિ કરી અને આ પ્રમાણે જસુબાને હવે વળાવે છે. એ સમયે પણ ઘણો બધો એમને કહે છે ને કે ભેટ સોગંદો આવે છે, એ બધું લઈ અને પછી જેવી રીતે મહારાજ આવ્યા એવી જ રીતે ત્રણ ત્રણ દિવસ પાછા ફરતા પણ મહારાજને થાય છે. વચ્ચે ઘણા બધા ગામોમાં ખૂબ ખૂબ આગ્રહ થાય છે, પરંતુ મહારાજ ક્યાંય રોકાતા નથી. એક પ્રસંગ આવો, જેમ આવતાનો જાણ્યો એવો નાનો જાણી લઈએ. ગોદડકા કરીને નાનું એક ગામ આવે છે અને એ ગામની અંદર આ પ્રમાણે એક પૂનમતી ડોશીમાં હતા. એમને એકનો એક દીકરો અને દીકરો માંદો થયેલો અને એને માનતા રાખેલી કે જો મહારાજ મારા દીકરાને સાજો કરે તો મારી પાસે 7 કોરી, એ વખતનું એક ચલણ, 7 કોરી છે ચલણ એટલે કે આપણે કરન્સી નાણું, મારી પાસે 7 કોરી ભેગી થઈ જાય તો 7 કોરી મહારાજને આપી દઉં. મહારાજે ડોશીની પ્રાર્થના સાંભળી, દીકરાને સાજો કર્યો, પણ ડોશીમાંએ 7 કોરી મહારાજને આપવાની હતી અને આપી નહીં. ગ્રહસ્થો છે ને આવું જ કરતા હશે, વા માનતા માને પણ માનતા પછી ભગવાન પૂરી કરે ને એટલે પછી ભગવાનને ધક્કો ખવડાવે. મહારાજ પૂનમતી ડોશીમાને ત્યાં ગયા અને કહ્યું કે ડોશીમાં તમે કંઈ માનતા માની છે? કે હા. તો 5 કોરી મહારાજની પાસે ધરી. મહારાજે જોયું કે કેમ તમે કેટલાની માનતા ધરી હતી? કે મહારાજ આટલાની જ ધરી હતી. મહારાજ કે 7ની ધરી હતી? કે હા મહારાજ, 2 ભૂલી ગઈ. યાદ રાખીએ અંતર.

પ્રથમના પહેલા વચનામૃતમાં શેઠ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, આવે છે ને પ્રથમનું પહેલું વચનામૃત વાંચજો. એ ગોવર્ધનભાઈના ફોઈ હતા, રામાનંદ સ્વામીના શિષ્યા હતા. અને મહારાજ જ્યારે ત્યાં ડોસાવા ઉપર આવે છે આપણે માંગરોળ, અને એ વખતે એ ફોઈબાનું કાર જ હતું. એટલે મહારાજ કહે છે કે આજે શું છે આવો પ્રસંગ? તો કે મારા ફોઈ ધામમાં ગયા ને તો એનું કાર જ છે. મહારાજ કહે કોણ કે ધામમાં ગયા? એટલે ગોવર્ધનભાઈને બધા કહ્યું કે અમે કહીએ છીએ. મહારાજ કે તમે કહો એટલે કાંઈ થોડા ધામમાં જાય, માણસ મૃત્યુ પામે પણ ધામમાં જાય એ કઈ નક્કી નહીં. તો કે મહારાજ આ તો રામાનંદ સ્વામીના શિષ્યા હતા અને આવી રીતે ભક્તિ કરતા હતા. મહારાજ કે ભક્તિ કરતા હતા અને ભક્તો હતા, બધી વાત સાચી, પણ એ ધામમાં નથી ગયા. ગોવર્ધનભાઈને ફાળ પડી તો ક્યાં ગયા છે? મહારાજ કે તમારે જોવું છે. અને મહારાજે કહ્યું કે તમારા ફોઈ છે ને નરકમાં ગયા છે. અરે મહારાજ, આવા ભક્તો અને નરકમાં કેવી રીતે જાય? ત્યારે મહારાજે ફોડ પાડતા કહ્યું કે રામાનંદ સ્વામી પાસે એક ભક્તોએ દાનમાં આપેલું સુવર્ણ સોનું હતું. એ વખતે તો બીજી કોઈ રાખવાની વ્યવસ્થા નહીં, અને આ સન્નિષ્ઠ સારા સત્સંગી જાણી અને એમને કહેલું કે આ તમે સાચવી રાખો. તો એ ધામમાં ગયા ને ત્યાં સુધી પાછું આપ્યું નહીં અને હડપ કરી ગયેલા, એને કારણે એની અસદગતિ થઈ છે. અને સમાધિમાં દર્શન કરાવીને બતાવ્યું. પછી તો ગોવર્ધનભાઈએ એનું પ્રાયશ્ચિત કરાવ્યું અને મહારાજે કૃપા કરી, પછી એમની સદગતિ એટલે કે પછી બીજો જન્મ મળ્યો. પણ કહેવાનું છે કે ધર્માર્થ, ધર્મનું જે અર્થ એટલે કે દ્રવ્ય, એની જો ચોરી કરે તો આવી ગતિ થઈ છે. મહારાજ દાદા ખાચરને પરણાવી અને આ પ્રમાણે ગઢપુર પધારે છે. ગઢપુર પધારીને મહારાજ એ વખતના જે વૈકુંઠાનંદ બ્રહ્મચારી આપણે વૈષ્ણવાનંદ સ્વામી ગઢડા મંદિરના કોઠારી હતા, મહારાજે કહ્યું કે ઉત્તમ પ્રકારની રસોઈ બનાવો. અને દાદાને પરણાવીને અમે લાવ્યા છીએ તો અમારે સ્વયં પીરસવા નીકળવું છે. બધા સંતો ભક્તોને મહારાજ ખૂબ હેતપ્રીતથી પીરસે છે, જમાડે છે અને જય જયકાર કરે છે. દરેક ભક્તોને મહારાજ પોતાની મૂર્તિનું પણ સુખ આપે છે અને પ્રસાદનું પણ સુખ આપે છે. આવી રીતે દાદાનો દરબાર હર્યો ભર્યો બને છે. દાદાના નવા પત્ની જે જચ્છુબા આવ્યા, એમણે મહારાજને એક સુંદર પ્રાર્થના કરી છે. વચ્ચેના બધા પ્રસંગો અત્યારે આપણે સમયના અભાવે હવે જોતા નથી, પરંતુ જસુબા છે મહારાજને પ્રાર્થના કરે. થોડોક સમય અહીંયા આગળ દાદા ખાચરના દરબારમાં રહે છે અને સત્સંગના બધા નીતિ નિયમોથી પરિચિત થાય છે. અને આ પ્રમાણે હવે મહારાજને એક અંતરથી પ્રાર્થના કરે છે. બહુ પ્રચલિત પદ છે, એના કેટલીક પંક્તિઓ આપણે જોઈએ. જસુબા મહારાજને વિનંતીના સુરમાં કહે છે, મહારાજ

શબ્દના અર્થ બહુ સરળ છે. આ એક પંક્તિનો અર્થ સમજાવું. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય. પતિ પત્નીમાં જો પતિદેવ પહેલાં જાય તો સ્ત્રીને રંડાવવાનું થાય, એટલે કે હાથની અંદર જે ચૂડો ચૂડલી પહેરતા હોય એવી રીતે પછી એને એનો ભંગ કરવો પડે. પછી વિધવા સ્ત્રીએ ચૂડી પહેરી ન શકાય એ વખતનો નિયમ હતો. તો એ પ્રમાણે જસુબા મહારાજને કહે છે કે મહારાજ આમેય મારી ઉંમર મોટી છે ને, દાદા ખાચર કરતાં હું મોટી છું, એટલે પહેલી રીતે જો ચાન્સ લાગે તો મને જ પહેલાં લઈ જજો, મારી ચૂડીનો ભંગ ન થાય, આ મારું પહેલું વરદાન છે. પછી આગળ વાત કરતા જસુબા મહારાજને કહે છે

મારી સંપત્તિ તમ અર્થ થાય, ઘણું ઘણું માગે છે. અને મહારાજને યાદ પણ કરાવે છે કે મહારાજ અમારા જે લગ્ન થયા ને એનો એક બહુ જ શુભ હેતુ છે. આપણે તો ખ્યાલ જ છે પણ આપણે યાદ કરાવું. દૂર

જે હેતુથી તમે લગ્ન કરાવ્યા છે એ પણ પાછા ભૂલી જતા નહીં. આ પ્રમાણે જસુબા મહારાજને અંતરથી પ્રાર્થના કરે છે, સમય આવે દાદાને ત્યાં બે દીકરાનો જન્મ થાય, પહેલાં એક અને ત્યાર પછી થોડા વર્ષ પછી બીજી એક દીકરાનો જન્મ. એકનું નામ બાવા ખાચર અને એકનું નામ અમરા ખાચર. બાવા ખાચરને મહારાજ પોતાના ખોળામાં બેસાડે છે, રમાડે છે, અને મહારાજનો અંગૂઠો પણ બાવા ખાચર મોઢામાં લઈ અને ઘણીવાર ચૂસણિયાની જેમ ચૂસતા હતા. અને આવી રીતે દાદાનો જે કોડ મહારાજને પરણાવવાનો જે હેતુ હતો એ પૂરો કરે છે. અને કુમુદાબાઈને પણ મહારાજ માટે જે મહારાજી માટે કહ્યું હતું કે મહારાજ મારી આ એક જ ઈચ્છા છે કે અમારે ત્યાં આ સત્સંગ જે રીતે સચવાયો છે એ સત્સંગનો વારસો સચવાય રહે, સાધુ સંતોનું અહીંયા હંમેશા સન્માન થતું રહે, એટલા માટે દાદા ખાચરને બીજી વાર પરણાવો. કુમુદાબાઈની પ્રાર્થના પણ ફળી, જસુબાઈની પણ પ્રાર્થના ફળી. મહારાજે વનવિચરણ વખતે જસુબાના માથા પર હાથ મૂકીને પાણી પાયું ને કહેલું ને તે મને પાણી પાયું, હું તને રાણી બનાવીશ, એ વરદાન પણ ફળ્યું. આ રીતે દાદાનો ગ્રહ સંસાર અતિ સુખી ચાલી રહ્યો છે. મહારાજે હવે દાદાને આ રીતે પરણાવ્યા એટલે આગળ માગ્યું એમ કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર, અમારા ઘરબારની દરબારની અંદર મહારાજ તમે મંદિર કરો. અને મહારાજે ભગુજી વગેરે 10 પાર્ષદોને બોલાવીને કહ્યું કે આજે આપણે ટેકરા ઉપર મંદિરનો માપ લેવા માટે જવું છે, તો ચૂનો તગારા વગેરે સાથે લઈ લો. હરજી ઠક્કર, લાધા ઠક્કર અને ભગુજી વગેરે 10 પાર્ષદો, મુક્તાનંદ સ્વામી વગેરે દોરી લઈ અને અત્યારે જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજની ધજા ફરકે છે એ ટેકરા ઉપર મહારાજ પધાર્યા. એ સમગ્ર ટેકરો જીવા ખાચર અને દાદા ખાચર, હવે દાદા ખાચરના પિતા એભલ ખાચરનું નામ આપણે નથી બોલતા, પણ એભલ ખાચર અને જીવા ખાચર બંને ભાઈઓનો આખો જમીન ટેકરો હતું. તો મહારાજ ત્યાં આગળ પધાર્યા અને મંદિર કરવા માટેનું માપ લીધું. અત્યારે જે જગ્યાએ આપણું મંદિર છે અને ટૂંક સમયની અંદર આપણે એ મંદિર ઉપર જે રીતે હવે દરવાજાને મોટો મેઇન ગેટ થવાનો છે જોઈશું ને, એ બધું જ એ વખતે સ્વામિનારાયણ ભગવાને માપ લઈને તૈયાર કરેલું. મહારાજે નક્કી કરેલું કે એક દરવાજો ઘેલા નદી તરફ ઉતારવો, એક દરવાજો અત્યારે જે ગઢડાની અંદર શાક માર્કેટ છે ને ત્યાં મહારાજે નક્કી કરેલું કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજ ટૂંક સમયમાં ત્યાં આગળ મહારાજના સંકલ્પ પ્રમાણે મોટો દરવાજો કરવાના છે. અને ત્રીજો દરવાજો જીવા ખાચરના ગઢ તરફ કરવો, ત્યાં પણ આપણે આ પ્રમાણે દરવાજો કરવાના છીએ. અને અત્યારે જે મંદિર છે એવું જ મોટું મંદિર થાય એવું મહારાજે માપ લીધું. આખું માપ લેવાઈ ગયું એટલે જીવા ખાચર અલા હરજી ઠક્કર અને લાધા ઠક્કર દાદા ખાચરના જે બે કારભારી હતા એમણે મહારાજને કહ્યું કે મહારાજ તમે આ માપ લીધું પણ આ જમીન કોની છે તમને ખબર છે ને? મહારાજ કે કેમ, આ તો જીવા ખાચરની ને દાદા ખાચરની. તો પણ કે જીવા ખાચરની જમીન હોય તો જમીન ઉપર તમે દસ્તાવેજ કરાવો, સહી સિક્કા કરાવી પાક્કો દસ્તાવેજ થાય ને પછી મંદિર કરો. મહારાજ કે સારું. જીવા ખાચરે ત્યાં સાથે હતા, જીવા ખાચરને બીજે દિવસે બોલાવ્યા. જીવા ખાચર આવ્યા કે મહારાજ એમાં શું સહી કરવાની જરૂર છે, સારા કામમાં 100 વિઘ્ન, કોઈ વિઘ્ન ના આવે માટે આવતીકાલથી ખાત તો શરૂ કરી દો ને કામ શરૂ કરી દો, અને તમે કહો એટલા તગારા પાવડા લાવીએ. અને આ બાજુ જીવા ખાચરે આવી બળની વાત કરી એટલે મહારાજે કહ્યું કે ભાઈ આજે નહીં કાલે લખાણ થશે. હરજી ઠક્કર છે ને બહુ પાક્કા હતા, એમણે કહ્યું કે મહારાજ લખાણ થયા વગર આપણે કામ શરૂ કરવું નથી, પહેલાં લખાણ કરાવો. બીજે દિવસે જીવા ખાચરને બોલાવ્યા, એના કરતાં પણ બળની વાત કરી. અને પછી મહારાજે જાણ્યું કે આવી વાત કરે છે પણ લખાણ નથી કરતા. 3-3 દિવસ સુધી બાપુને બોલાવ્યા. 4th દિવસે બાપુએ પોતાના અંતરમાં જેવું હતું ને એ અંતરથી બહાર આ તો ભાઈ આમાં તો જેવું છે ને કે મહારાજ જરા બધા ઘરનાને પૂછવું પડે પણ તમે તમારું કામ ચાલુ કરો ને. મહારાજ જાણી ગયા. 8 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા પણ કંઈ સહી સિક્કા થયા નહીં. મહારાજને મંદિર કરવું જ હતું અને મહારાજ આ પ્રમાણે ઉદાસ થઈ જાય છે કે જીવા ખાચર અત્યાર સુધી આવી રીતે જે વાત કરે છે ને હવે મંદિર કરવાની ના પાડે છે. એટલા માટે મહારાજ પછી ત્યાંથી રાતોરાત નીકળી અને સારંગપુર જાય છે. સારંગપુરની અંદર જ્યારે જાય છે તો સારંગપુરના જે દરબાર છે ને એમનું નામ પણ જીવા ખાચર છે. અત્યારે જે આપણે હક્કા ખાચર હક્કા બાપુ જીવે છે એમની 5મી પેઢીએ આ જીવા ખાચર મહારાજના સમયના ભક્તો. અને ત્યાં આગળ આવીને મહારાજે વાત કરી તો જીવા ખાચર તો બહુ રાજી થઈ ગયા. અત્યારે એ પ્રસંગનું લાંબુ વર્ણન નહીં કરીએ પણ
શાસ્ત્રીજી મહારાજે જે જે જગ્યાએ મંદિર કર્યા છે ને એ કોઈ સ્પર્ધા માટે મંદિર નથી કર્યા, પણ મહારાજની જ્યાં ઈચ્છા હતી, મહારાજે જે જગ્યાએ મુહૂર્ત ખાતમુહૂર્ત કર્યા હતા ને એ જ જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું છે. ગઢડાનું અત્યારનું આપણું જે મંદિર છે એનો નકશો મહારાજે કર્યો એ આપણે વાત જાણી. હવે મહારાજ ગઢડામાં જમીન ન મળવાને કારણે સારંગપુર આવ્યા. મહારાજ જ્યારે સારંગપુર આવ્યા ને ત્યારે રોજા ઘોડા ઉપર બેસીને આવેલા છે, માણકી ઘોડી ઉપર ત્યારે નથી બેઠા. અને રોજા ઘોડા ઉપર બેસીને મહારાજ જ્યારે અહીં આગળ આવ્યા ત્યારે રોજા ઘોડાને પણ, ઘોડો પણ એક તો જીવ છે ને, એના અંતરની અંદર પણ એક મદ, ગર્વ, અભિમાન, ઈગો આવ્યો. બીજું, જે જગ્યાએ મંદિર કરવું હતું ને ત્યાં ભૂતકાળમાં પહેલા કંઈક ધીંગાણું થયેલું ને કેટલાક જીવ અસદગતિને પામ્યા હતા, તો એ અસદગતિને પામેલા જીવોનું પણ મહારાજને કલ્યાણ કરવું હતું. ઘોડાને જે ઉન્મદદાય ઉન્મદ થયો એટલે કે મદ ગર્વ આવ્યો એનું પણ અભિમાન હણવું હતું. અને મહારાજને અહીંયા આગળ મોટું મંદિર કરવું છે એનું ખાત કરવું હતું. મહારાજે એક સાથે ત્રણ કામ કર્યા.

મોટા મંદિરનું ખાત કર્યું. ત્રણ કામ એક સાથે કર્યા. એક અસુરોનો નાશ કર્યો, ઘોડાનો મધ હર્યો અને ઘોડાને કુંડાળે નાખી, અને એ પ્રમાણે મહારાજ કે અમે મોટા મંદિરનું ખાત કર્યું. બરવાળાના ખેલાશા, સારંગપુરના જીવા ખાચર એમણે કહ્યું કે મહારાજ તમારે જેટલી જમીન જોવે ને ઉતાવળીને ફલગુ નદીના પટ વચ્ચેની બધી જમીન અમે તમને આપીએ. મહારાજ રાજી થયા અને મંદિર કરવાનું નક્કી કરે છે ને ત્યાં તો દાદા ખાચર અને કુટુંબીજનો ત્રણ ગાડા જોડીને મહારાજની પાસે આવ્યા. મહારાજ તમે ગયા ત્યારથી પાણી પણ પીધું નથી, મંદિર તો અમારે ત્યાં જ કરો. તમે કયો ત્યાં અમે જમીન આપીશું, અમારા માલિકીની અમારા હકની જે જમીન છે ને અમારા ઓરડા પાડી દો, પણ અમારા આંગણે મંદિર કરો. અંતરનો ભક્તિભાવ, સમર્પણ, નિષ્ઠા, દ્રઢતા જોઈ અને મહારાજે કહ્યું કે અમે ગઢડા જઈએ છીએ ને ત્યાં મંદિર કર્યું છું. એના જીવા ખાચર મૂંઝાયા.

ક્યાં થશે? તમે જીવા ખાચર ને કહે છે, તમે બહુ દુઃખી નહીં થતા અને તમે ચિંતા નહીં કરતા, ભવિષ્યની અંદર અહીંયા એવું ધામ રસાય જે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત થશે. હરિલામૃતના આઠમા કળશની અંદર આ આખું આખ્યાન છે. મહારાજે એવા આશીર્વાદ આપ્યા અને આપણે સૌ જાણીએ છીએ, સદૈવ સારંગ પુરુષ્ય રમ્યસુ મંદિરે અક્ષરધામ તુલ્ય. મહારાજે આશીર્વાદ આપેલો, ભવિષ્યમાં શાસ્ત્રીજી મહારાજે ત્યાં મંદિર કર્યું. મહારાજ ગઢડા પહોંચે પધારે છે અને ગઢડાની અંદર દક્ષિણ બારના વેસ્ટ સાઉથ સાઈડના જે ઓરડા કહેવાય એ પાંચુબાના ઓરડા હતા, એ ઓરડા પડાવી અને ત્યાં આગળ મહારાજ આ જેઠ મહિનાની અંદર આપણે શું કહેવાય મંદિરનું ખાતમુહૂર્ત કરે છે અને રામચંદ્ર ભટ્ટની પાસે મુહૂર્ત જોવડાવી અને તરત કામ શરૂ કરે છે. જોત જોતાની અંદર તો કોઠલા સુધીનું કામ આગળ આવી ગયું અને એ દિવસે જેટલું કામ ન ચાલે એટલું રાત્રે ચાલે અને રાત્રે જેટલું ન વધે એટલું દિવસે વધે. જેટલું મંદિરનું કામ આગળ વધે ને એટલી જીવા ખાચરની ઈર્ષા પણ એના કરતાં આગળ વધે. એને થયું કે આ તો ભારે કરીને મંદિર તો હમણાં જોત જોતામાં પૂરું થશે. એને થયું કે કંઈ વાંધો નહીં અને પાછા ઉપડ્યા ભાવનગર. દુબળા વાણિયાને અજમે હાથ, એને કંઈ પણ કરવું હોય ને તો રજવાડી રાજ હોય અને આ વજયસિંહ બાપુ પણ કાચા કાનના, તે આવી બે ત્રણ વાર વાતો થઈ, આ થયું તે થયું પણ હજી કંઈ આવું કે ને તોય સાંભળી લે. જીવા ખાચર ભાવનગર જઈ અને વજયસિંહ બાપુને કહે છે કે દાદાએ તો એના દરબાર ગઢની અંદર અસ્ત્ર શસ્ત્ર રખવાનો એક કોટલો કરાવ્યો છે અને એ બધો શસ્ત્ર સરંજામ સર્જ્યો છે, સંગ્રહ્યો છે અને એ વખતે આ રજવાડી રાજ્યની અંદર વાળા કાઠી ખુમાણ અને વાળા એની અંદર જે વાળા અને ખુમાણ છે ને એ બંનેને અંદરો અંદર વેર હતું. એટલે ભાવનગરજને જાણ્યું કે જોગીદાસ ખુમાણ અને વાળા આ બંને જો એક થઈ જશે ને તો અમને હરાવશે. અને જોગીદાસ ખુમાણ થોડાક સમય પહેલાં જ મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવેલા, એ તે કોઈ બે જણા એક થવા માટે, સંધિ કરવા માટે અથવા તો ભાવનગર ઉપેશ નરેશ ઉપર કોઈ લડાઈ ચડાઈ કરવા માટે નહોતા આવ્યા, પણ મહારાજનો મહિમા જાણી અને આ પ્રમાણે પગે લાગવા દર્શન કરવા માટે જ આવેલા. પણ જીવા ખાચરે કંઈક એવું ઊંધું ભરાયું એટલે ભાવનગર નરેશ વજયસિંહ બાપુએ આ પ્રમાણે નક્કી કર્યું કે મંદિર થવા ન દેવું, આ બાજુ કોઠલા સુધીનું કામ તૈયાર થયેલું છે. મહારાજે અંતર્યામીપણે જાણ્યું કે મંદિરની અંદર વિઘ્ન આવવાનું છે. મહારાજે મૂર્તિ વગેરે તો મંગાવી રાખી હતી અને કોઠલા સુધીનું મંદિર તૈયાર થયેલું છે. મહારાજે આસો સુદ બારસનું મુહૂર્ત આપી અને મહારાજે કહ્યું કે આપણે હમણાં ને હમણાં કાલે ને કાલે પ્રતિષ્ઠા કરી લેવી છે. પણ મહારાજ હજી મંદિર તૈયાર થયું, મહારાજે મંદિર તૈયાર ન થયું હોય તો પણ આપણે પ્રતિષ્ઠા તો હમણાં કરી જ લેવી છે. અને આ પ્રમાણે મહારાજે મૂર્તિનું પૂજન કર્યું અને પ્રતિષ્ઠા કરવાની વાત કરી. અહીંયા આગળ ભાવનગરથી 200 આરબની બેરખ બધી ગઢડા આવવા માટે નીકળી ગઈ અને મહારાજને પકડવા માટે આપણે કહે ને પેલું શું કહે વોરંટ નીકળે ને એવી રીતે મહારાજ માટે જ આ બધા આવ્યા હતા. મહારાજ અંતર્યામીપણે જાણ્યું એટલે મહારાજે રાતના સમયે ત્યાંથી નીકળી ગયા. આગલે બીજે દિવસે સવારે પ્રતિષ્ઠા થવાની છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ બધું જાણે છે છતાં પણ મહારાજ રાત્રે ત્યાંથી દાદા ખાચર કુટુંબીજનોને બધાને લઈ અને નીકળી ગયા. અને નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે વહેલી સવારે આરતી ઉતારજો, અમે પૂજન વિધિ વગેરે અમારું કર્મ કરી લીધું છે. અને આરતી જ્યારે ઉતારો ત્યારે જોરથી નગારા ઝાલર વગાડજો, અમે રાધાવાવના માર્ગે ગઢડાની અંદર જ કહેવાય ત્યાં આગળ હશું, તમને ખબર પડશે કે પ્રતિષ્ઠાની આરતી થઈ ગઈ અને અમે ત્યાંથી જે બોલાવીશું. આ પ્રમાણે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જીવા ખાચરની ઈર્ષાને કારણે એમનું જે સંકલ્પનું છેલ્લું ને છઠ્ઠું મંદિર ત્યાં સ્વયં આરતી ઉતારવા ન રહ્યા. નિત્યાનંદ સ્વામીએ સવારે આરતી ઉતારી, નગારા ઝાલર વાગ્યું અને મહારાજે જાણી લીધું કે મંદિરની અંદર દેવ બેસી ગયા છે, હવે આગળનું કામ દેવ સંભાળશે. આરબની બેરખ આવી અહીંયા આગળ આવીને જોયું તો અહીંયા તો કોઠલા નહીં પણ મંદિર થઈ ગયેલું છે. અને મંદિર થયેલું જોઈ અને આ બેરખ આવી હતી એ બધી પાછી ગઈ અને ત્યાર પછીના પ્રસંગમાં તો વજયસિંહ બાપુ સ્વયં ગઢડા આવે છે, મહારાજની માફી માગે છે અને કહે છે કે મહારાજ અમારી જે કંઈ ભૂલ થઈ છે ને એ ભૂલના કરાવનાર, અમારી તો ભૂલ કહેવાય જ અમે કરીએ એટલે, પણ ભૂલના કરાવનારા આ જીવા ખાચર છે. મહારાજે કહ્યું એની સામે અમે જોતા નથી. ટૂંક સમયની અંદર થોડા સમય પછી જીવા ખાચરને મંદવાડ આવે છે.
મહારાજ સારંગપુર ગયા હોય છે, જીવા ખાચરના દીકરી અમૂલાબા મહારાજને સમાચાર મોકલે છે કે મહારાજ બાપુ હવે દેહ રાખે એવું નથી. પણ અમૂલાબા બોલતા બોલતા ગળગળા થઈ ગયા કે જીવા ખાચરે મહારાજ માટે અત્યાર સુધીમાં ન કરવાનું કર્યું છે, પણ અમૂલાબા અને અમરાબા બંને દીકરીઓ જીવુબા અને લાડુબા જેવા જ મહારાજના પ્રત્યે ભક્તિભાવવાળા હતા. મહારાજે કહ્યું કે અમે આવીએ છીએ અને જીવા ખાચરને દર્શન દેવા માટે મહારાજ આવે છે. દર્શન દેવા માટે આવે છે એટલું જ નહીં પણ મહારાજ કહે છે કે બા અમૂલાબાને કહે છે કે અમે જીવા ખાચરની કરણી સામુ અમે કદી જોયું નથી, પણ એણે અમારી જે સેવા કરી છે, ટાણાની સેવા કરી છે, એ જ અમે યાદ રાખી છે. અમારે એકવાર થૂંકવું હતું, નગરયાત્રા હતી અને જીવા ખાચરે પોતાનો ફેંટો ધર્યો, અમે એમાં થૂક્યા, આંગળીએ વાગ્યું હતું, પાટો બાંધ્યો, અમારે ચોમાસાના સમયની અંદર શૌચ વિધિ જવું હતું, વ્યવસ્થા કરી. જીવા ખાચરની જે ચાર સેવા છે ને, એ ચારેય સેવાને યાદ કરી અને અમૂલાબાને રાજી કર્યા, જીવા ખાચરને સદગતિ આપી. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમનું જે પોતાનું બિરુદ, અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા, આપણે ભગવાનને અર્થે અણુ જેટલું કર્યું હોય ને તો એ પર્વત જેટલું માને, અને સગા સંબંધીને માટે ગમે તેટલું કર્યું હોય ને તો કે હજી તો મારી અડધી મૂછનો દોરો એ નથી પડલો. એટલે સંસારી અને મહારાજ સંતો માટે કરેલામાં આટલો ફરક છે. આવી રીતે દાદાના સંકલ્પ પ્રમાણે મહારાજે કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર. ત્યાર પછીના વર્ષોની અંદર ઘણી બધી લીલાઓ થયેલી છે, ઘણું બધું કાર્ય થયેલું છે. મહારાજ આ પ્રમાણે આ 1881-82 સાલની લીલાઓ આપણે કહી, ત્યાર પછીની સાલની અંદર ઘણા બધા કાર્યો થયેલા છે. આપણે 85 સાલની વાત કરીએ, મંદિર બંધાયું ત્યાર પછી આ પ્રમાણે મહારાજે માંદગી ગ્રહણ કરી. એ માંદગી દરમિયાન પણ મહારાજ વરતાલની અંદર સમયો કરવા માટે જાય છે, સમયો કરીને આવે છે અને ફરી પોષ સુદ 6ને દિવસે મહારાજ ગઢડા આવ્યા. તે ત્યાર પછી મહારાજ વધારે શરીરે કસર જેવું જણાવે. એકવાર મહારાજ બેઠા થાય છે અને બધા સંતોને પીરસવા માટે નીકળ્યા. એવું કહેવાય છે કે પહેલી વાર પંગતમાં 4-4 લાડુ બધાને આપ્યા. પહેલી વાર પીરસવા નીકળ્યા ને ત્યારે 4-4 લાડુ, બે હાથમાં બે લાડુ પથ્થરમાં મૂક્યા. અને અત્યારે આપણે લાડુ બનાવીએ છીએ ને, અત્યારના આપણા કોઠા પ્રમાણે આપણે કંઈક આટલું નાની લાડુડી હોય ને એવો લાડુ બને. પહેલાના સમયમાં જે લાડુ બનતા ને ગોફણિયા કહેવાય, આવડો મોટો એક એ પાર. મહારાજે એવા 4-4 એક સાથે લીધા. સંતોએ મહારાજે આપ્યા પ્રસાદી, અને મહારાજ ઘણા સમયથી બીમાર હતા. ઘણા સમય પછી પ્રસાદી મળી, સંતો મહારાજને યાદ કરીને ખાઈ ગયા. મહારાજ બીજી વાર પીરસવા માટે નીકળ્યા. બીજી વાર બે હાથમાં એક એક લાડુ લીધો અને ફરી પાછા પથ્થરમાં મૂક્યા. પહેલી વાર 4, બીજી વાર એક એક એટલે 2, ના બીજી હા બીજી વાર એક એક એટલે 2, 6 લાડુ થયા. પછી મહારાજ ફરીથી પાછા પીરસવા નીકળ્યા, એક હાથમાં લાડુ લીધો અને એક હાથમાં ભય રાખ્યો કે હવે જો કોઈ આ પ્રમાણે લાડુ લે ને તો માથા ઉપર હાથ મૂકવું, આશીર્વાદ આપું. એટલે મહારાજના અભય હાથ મસ્તક ઉપર પડે એ લોભથી સંતોએ દેહને ખોટું કરીને પણ 7મો લાડુ લીધો. પછી મહારાજે હજી યુક્તિ કરી. હજી મહારાજ કે અડધો લાડુ કોઈ જો લ્યો, આખો લાડુ એમ ન લઈએ જ્યારે અડધો લાડુ લો એમ કહે ત્યારે, હવે જો અડધો લાડુ કોઈ લે ને તો છાતીમાં ચરણારવિંદ આપું. પહેલા એક લાડુ લે તો માથા ઉપર હાથ, અને હવે અડધો લે તો છાતીમાં ચરણારવિંદ આપો. એટલે સંતોએ પાછો 7.5મો લાડુ અર્થ ફરીથી આ પ્રમાણે ખાધો. અને આવી રીતે મહારાજ પીરસતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આટલું બધું એક દિવસે શું પીરસો છો? ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી હવે આ પ્રસાદી વારંવાર નહીં મળે. એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે આ પ્રસાદી વારંવાર નહીં મળે એટલે કે અત્યારે નહીં મળે, પછી તો મળવાની જ છે ને. પણ મહારાજની ઉંમર હજી 49 વર્ષની છે, અને મહારાજ જે બોલ્યા ને કે આ પ્રસાદી વારંવાર નહીં મળે, તો એ મર્મ કાંઈ એ વખતે કોઈને સમજાય નહીં. પછી મહારાજ ધીરે ધીરે આવી રીતે બીમાર રહેતા હતા. આજુબાજુના ગામડાઓમાંથી ભક્તો આવે અને આ રીતે મંદિરનું બાકીનું જે કામ હતું ને એ પણ ચાલતું હતું. કડિયા દાળિયાને દેવાના પગાર, એની પણ કોઈ વ્યવસ્થા નહીં. બોટાદના ભગાદોશી આવ્યા, એને કહ્યું મહારાજ અમારી મોતૈયાની રસોઈ કરો. મહારાજે કહ્યું કે શેઠ, અત્યારે તો દાળિયા અને કડિયાના પગાર ચડવાના બાકી છે, તો તમારે જે કંઈ રસોઈ પેટે પૈસા આપવાના હોય એમાં આપો તો આ એક માથે જે દેવું છે ને એ પતી જાય. તો કે મહારાજ એના માટે હું થોડીક બીજી વ્યવસ્થા કરીશ, પણ મારી ઈચ્છા છે કે તમે હમણાં જે પીરસ્યું હતું ને
એવી રીતે તમે આ પ્રમાણે સંતોને પીરસવા માટે આવો. મોટું માણસ ગામના નગર શેઠ એમનું રાખવા માટે એમણે જે કહ્યું હતું એ પ્રમાણે મોતિયાની રસોઈ કરાવી. કોઠારી પાસે જઈ વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે જે કંઈ બનાવતા એના કરતાં થોડું વધારે બનાવજો. એવું બનાવડાયું અને પછી આ પ્રમાણે મહારાજ પીરસવા આવ્યા. આકાશમાંથી દેવતાઓ જ પ્રસાદ લઈ ગયા. સંતોને પણ પીરસ્યો, અડધું પીરસ્યું ને બધું ખોટું. શેઠનું ખોટું દેખાયું, મહારાજ પીરસતા ખોટે, ભંડારીનું કોઠારીનું પણ ખોટું દેખાય અને ટાણાની સેવા ન કરી શક્યા. થોડા સમય પછી સામંત પટેલ ત્યાં આગળ આવે છે. મહારાજે બીમારી ગ્રહણ કરેલી છે અને એ રીતે નિત્યાનંદ સ્વામી વ્યવસ્થામાં હતા, મહારાજની સેવામાં હતા અને જરૂર પડે એવું હોય તો જ મહારાજની પાસે જવા દે. આ તો ગામડા ગામના ખેડૂત ભક્ત અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને ત્યાં આગળ આવીને વાત કરી કે મહારાજના દર્શન કરવા છે. ત્યારે મહારાજે કહ્યું કે એમને આવવા દો અને નજીક આવ્યા એટલે મહારાજે એમને કહ્યું કે આવી રીતે તમારાથી કંઈ વ્યવસ્થા થઈ શકે? સામંત પટેલે કહ્યું હા મહારાજ, અને કેટલી જરૂર છે? મહારાજ કે તમારાથી જે કંઈ થઈ શકે એટલી. સામંત પટેલ તરત ગામમાં, એટલે ગઢડા ગામમાં જાય છે અને ગામની અંદર જઈ અને એમણે કહ્યું કે મારી આટલી આટલી ખેતી ને આટલું વલું છે, તો એ વખતે અત્યારે પણ જેમ ધીરધારનો ધંધો ચાલે અને એવા મોટા ખેડૂતો હોય તો એના નામ ઉપર અમુક પ્રકારની રકમ મળે, એવી રીતે રકમ લાવ્યા. 350 રૂપિયા લાવ્યા અને 350 રૂપિયા લાવી અને મહારાજને કહ્યું કે લો મહારાજ, આ કડિયા અને દાળિયાના પગાર નિમિત્તે. અને બીજા 200 રૂપિયા લાવીને કહ્યું કે આ સંતોની રસોઈ માટે. મહારાજે કહ્યું કે બીજા જે 200 રૂપિયા લાવ્યા ને એમાંથી પણ અમારે જુવાર એટલે કે અનાજ લેવું છે, તો કાંઈ કે રસોઈ આપે તો એક જ દિવસે 200 રૂપિયા ખલાસ થઈ જાય અને એની જો જુવાર અનાજ લે ને તો ઘણા દિવસ સુધી ચાલે. સામંત પટેલે કહ્યું મહારાજ જેવી આપની મરજી. ગામડાનો એક સાવ અભણ ખેડૂત સામાન્ય મહારાજની મરજી જોઈ અને મહારાજનો રાજીપો લઈ ગયો અને ભગાદોશી ભણેલા શેઠ, નગર શેઠ કહેવાય, ભાવનગર દરબારમાં જેની ખુરશી પડતી, પરંતુ એ માન મોટપને કારણે મહારાજનો જે રીતે રાજીપો લેવો જોઈએ એવો લઈ શક્યા નહીં. આ પ્રમાણે બીમારીના દિવસોની અંદર મહારાજ કોઈ કોઈક વાર ઊભા થાય અને ભક્તોને મળે, આજુબાજુના કોઈ નાના ગામડાની અંદર પણ જાય, પરંતુ વિશેષ કરીને મહારાજ બહુ બારે વિચરણમાં નીકળતા નથી. પ્રસંગો ટૂંકમાં લઈએ છે. એમ કરતાં કરતાં એ વખતના ગવર્નર સર જ્હોન માલ્કમ રાજકોટ આવ્યા છે અને અહીંયા ઇંગ્લેન્ડમાં હતા ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની જે કાયાપલટ કરી, ગુજરાતને ગૌરવવંતી બનાવી છે, ગુજરાતની અંદર નિશસ્ત્ર ક્રાંતિ લાવ્યા છે ને, એ વાત અહીંયા ઇંગ્લેન્ડ સુધી પહોંચી હતી. અને જેવા તેવો મુંબઈ ઉતર્યા અને તરત જ ત્યાંથી રાજકોટ આવે છે. રાજકોટની અંદર એ વખતના પોલિટિકલ એજન્ટ મિસ્ટર બ્લાઇન્ડ હતા, એણે બધા સમાચાર આપ્યા કે ગુજરાતની અંદર જે કંઈ આ વાતાવરણ થયું છે એનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમના સંતોનું વિચરણ છે. એટલે સર જ્હોન માલ્કમને ઈચ્છા થાય છે કે મારે સ્વામિનારાયણને મળવું છે અને એક ખેપિયા દ્વારા ગઢડા એક કાગળ લખીને મોકલે છે. મહારાજને કાગળ મળ્યો, મહારાજે નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરેને બોલાવીને કહ્યું કે આપણી તબિયત સારી નથી, માટે આપણાથી રાજકોટ જઈ શકાય નહીં, તો સાહેબને ના લખી દો. ના લખી દીધી એટલે એમને ફરીથી મહારાજને કાસદ દ્વારા એટલે કે માણસ દ્વારા ફરી કાગળ મોકલાયો કે અમારે તો તમને મળવું જ છે. મહારાજે બીજી વાર પણ ના લખીને મોકલી દીધી કે અમારાથી ત્યાં આવી શકાય નહીં, અમારી તબિયત સારી નથી. અને પછી ત્રીજી વાર આ પ્રમાણે એનો કાગળ આવે છે. મહારાજે કહ્યું કે ખરેખર સાહેબનો અંતરથી ભાવ છે, મહારાજ રાજકોટની અંદર સન જ્હોન માલ્કમને મળવા માટે જાય છે અને એ વખતે જે એની મુલાકાત થાય છે, થોડા સમય પહેલાં જ સ્વામીશ્રીએ અમને જે નડિયાદની અંદર બિશપ હેબરને મહારાજ મળ્યા હતા અને મંદિર કર્યું એ સમયે વિવેક સાગર સ્વામી આખો બહુ જ ડિટેલમાં આ લેખ લખેલો છે. મહારાજનું રાજકોટની અંદર આ બિશપ હેબર સર જ્હોન માલ્કમ અને મહારાજની મુલાકાત થાય છે. મહારાજ એ વખતે શિક્ષાપત્રી ભેટ આપે છે અને મહારાજનું સ્વરૂપ મદરૂપમેતિ મદવાણી માન્યયમ પરમાદરાત એ સર જ્હોન માલ્કમ દ્વારા સૌ પ્રથમ આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર મહારાજ વાંગમય સ્વરૂપે, વાણી સ્વરૂપે અહીંયા આગળ પધારે છે એનું શ્રેય સર જ્હોન માલ્કમને જાય છે. મહારાજ આ પ્રમાણે એમને મળી આશીર્વાદ આપી અને પુનઃ ગઢડા આવે છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે છે અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ દરરોજ રમાડે, જમાડે, પીરસે. લગભગ 2 મહિના સુધી બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે
ખૂબ સુખ આપ્યું. બ્રહ્માનંદ સ્વામી જાણે કે મહારાજ મારા પર અઢળક ઢળ્યા, લહેરી આવ્યા આજ લહેરમાં, અતિ મહેર કરી મહેરબાન. મહારાજ ખૂબ રાજી થયા છે અને ખબર નહીં કારણ સમજાતું નથી, પણ ખૂબ રમાડે જમાડે અને આનંદ કરાવે છે. એમના મનની અંદર આવો સંકલ્પ થયો અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જૂનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામીને આ શબ્દો કાને પડ્યા ને ફાળ પડી કે છેલ્લા 3 મહિનાથી મહારાજ મને રમાડે જમાડે છે ને એનું કારણ હવે સમજાયું. અને બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા થઈ, એમના મંડળ સહિત જવાનું હતું. મંડળના જે નાના નાના સંતો હતા એ સંતોને બોલાવી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજની આજ્ઞા થઈ છે અને આપણે હવે જૂનાગઢ જવાનું છે. મહારાજની એકદમ સ્વસ્થતા, મહારાજ બીમાર છે અને અતિશય અશક્તિ છે અને બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે જૂનાગઢ જવાની આજ્ઞા થઈ. બ્રહ્માનંદ સ્વામી સાથેના મંડળના સંતોને કહે છે કે તમે મહારાજના આશીર્વાદ લઈ આવો, દર્શન કરી આવો. સાથેના સંતો મહારાજના દર્શન કરવા માટે જાય છે. મહારાજે સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું બ્રહ્માનંદ સ્વામી સાથે જાઓ છો, જાઓ બધા સુખી થશો. અને આ પ્રમાણે નીકળ્યા. દાદાના દરબારમાંથી લીમતરુ આગળ થઈને પસાર થતા હતા. બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજના દર્શન કર્યા? સાથેના સંતોએ કહ્યું હા. બ્રહ્માનંદ સ્વામી કહે છે બીજી વાર દર્શન કરી આવો, ફરીથી મહારાજના દર્શન કરી આવો. બ્રહ્માનંદ સ્વામી મંડળના મુખ્ય સંત કહેવાય અને વારે વારે જાય સારું ન કહેવાય, કારણ કે મહારાજને કદાચ અથવા તો સંતોને એવું થાય કે અમને આજ્ઞા નહીં પાળવી હોય. એટલે બ્રહ્માનંદ સ્વામી તો બીજી વાર જતા નથી, એ મનોમન મહારાજને વંદે છે, દર્શન કરે છે. સાથેના સંતોને કહે છે કે તમે બીજી વાર પણ દર્શન કરી આવો. બીજી વાર દર્શન કરીને સંતો આવ્યા, પોટલા લઈ અને દાદાના દરબારમાંથી જેવા બારે નીકળે છે. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હજી મારી એકવાર આજ્ઞા ઈચ્છા છે કે તમે મહારાજના દર્શન કરાવો હોય તો કરી આવો, ત્રીજી વાર દર્શન કરી આવો, ફરીથી આ દર્શન થશે નહીં. સંતોને આવી રીતે કહ્યું એટલે સંતો તો ત્રીજી વાર દર્શન કરી આવ્યા અને પછી નીકળ્યા. ખેલાના કાંઠેથી જૂનાગઢની વાટ પકડે છે ને તો વાટમાં હરણિયા આડા ઉતર્યા. બ્રહ્માનંદ સ્વામી શુકનાવલીના જાણકાર છે, એમણે થયું કે અપશુકન થયા અને જરૂર કંઈક અઘટિત થવાનું છે, પણ મહારાજની આજ્ઞા છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ચાલતા ચાલતા આ પ્રમાણે જૂનાગઢ પહોંચે છે. હવે બને છે એવું વચ્ચે આગળ કે મહારાજ આ પ્રમાણે જ્યારે બીમાર થયા ને અને બ્રહ્માનંદ સ્વામી અહીંયા હતા, આ પ્રસંગ વચ્ચે નાનો રહી ગયો છે અગત્યનો, તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ તમે જો અત્યારે આ બીમારી ગ્રહણ કરી છે ને રખે ને દેહ છોડી દો ને, તો જેમ પીતાંબર પુરાણી મૃત્યુ પામ્યો ને ત્યારે એમની સાથે એમના 28 શિષ્યો બળીમુવા હતા, એવી રીતે આ બધા જે સંતો ભક્તો છે ને તમે જો જશો ને તો તમારી પાછળ બધા બળી મરશે. મહારાજે કહ્યું કે પીતાંબર પુરાણી તો ખોટો હતો અને એના શિષ્યોય ખોટા હતા, એટલે એની પાછળ એવું થયું અમારા જે સંતો આ ભક્તો છે ને એ તો સમજી અને આ પ્રમાણે સત્સંગની અંદર જોડાયેલા છે, એટલે અમારે એવું થાય નહીં. પણ મહારાજે એકવાર પોતાની પાછળ ભક્તોને કેવો વિરહ થશે એ જાણવા માટે લક્ષ્મીવાડીની અંદર એક સભાનું આમંત્રણ કરે. ભક્ત ચિંતામણીના 62મા પ્રકરણની અંદર આની થોડીક વાત લખાયેલી છે અને મહારાજના નંદ સંત એક અવિનાશાનંદ સ્વામી છે, એમણે એક કીર્તનની અંદર આખો આ પ્રસંગને આબોહૂબ વર્ણન કરેલું છે કે મહારાજે ગામો ગામ જે બધા મંડળો સંતોના ફરતા હતા અને જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હતો એ બધાને મહારાજ બોલાવે છે. લક્ષ્મીવાડીની અંદર જબરજસ્ત મોટી સભાનું આયોજન થાય છે અને જેમ કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય, આખા પ્રસંગને આંખે દેખ્યો અહેવાલ લખતા હોય, એવી રીતે અવિનાશાનંદ સ્વામી આ મહારાજના સ્વધામ ગમન પહેલા કે પછી ભક્તોને વિરહની કેવી વ્યથા થવાની છે એની આખી વાત વર્ણવતા લખે છે.

એક દિન સભા કરી શ્રી હરિ. મહારાજે લક્ષ્મીવાડીની અંદર એક દિવસ સભા કરી. એક દિન સભા કરી શ્રી હરિ, બોલ્યા વાણી પોતે બલવીર થઈ દિલગીર. શ્રીજી કહે સંતને, સર્વે સંત હરિજન સાંભળો, મારે તમને એક અગત્ય અતિ અગત્યની એકાંત રહસ્યની વાત કહેવી છે. આ પૃથ્વી ઉપર જે હેતુથી અમારો જન્મ હતો, આ પૃથ્વી ઉપર પધારીને અમારે જે કાર્ય કરવાના હતા ને બધા જ કાર્ય અમે કર્યા છે. મહારાજ એક પછી એક પોતાના કાર્યની વાત કરે છે ને. સંતો મહારાજના મુખે જ્યારે આવી વાત સાંભળે ને ત્યારે અંતરમાં થોડોક આનંદ થાય છે કે મહારાજ ઘણા દિવસથી બીમાર છે, સામેથી જ વળી આવી મોટી સભાનું આયોજન કર્યું અને દેશ દેશાંતરથી બધા સંતો ભક્તોને બોલાવ્યા છે અને પોતે જે કરેલું કાર્ય છે ને એક પછી એક વાત કરી. મોટા મંદિર મેં સ્થાપન કર્યા, તેમાં અખંડ કરી રહો વાસ, મોટા મોટા મંદિરો મેં કર્યા અને આ પ્રમાણે જે જે કાર્ય કરવાનું હતું એ બધું કર્યું અને એવી મહારાજ એક પછી એક વાત કરતા જાય છે. અને પછી કે જે દેશ સંત સહુ વેચી આપ્યા, મારા તુલ્ય જાણી તત ખેવ કરો સહુ સેવ, શિક્ષા પત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નરનાર, લોપો માં લગાર. આવી રીતે મહારાજ એક પછી એક પોતે જે કાર્ય કર્યું અને હવે તમારે શું કરવાનું છે બધી વાત કરી. અહીંયા સુધી જ્યારે વાત કરી ને ત્યાં સુધી તો બધાને આનંદ આવ્યો, કારણ કે મહારાજે સ્વયં કરેલું કાર્ય સ્વમુખે સાંભળવા મળે એક જીવનનો લાહવો કહેવાય. પરંતુ આટલી વાત કર્યા પછી મહારાજે વાતનો ટર્ન લીધો અને આખી વાત બદલી નાખી. મહારાજે કહ્યું કે

પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક ભગવાનના જે અવતારો થયા ને એ પણ સમય આવે પોતાના દેહનો ત્યાગ કરી અને જતા રહ્યા. આટલી વાત કરી તો પણ હજી સંતોને બહુ વાંધો આવ્યો નહીં અને ત્યાર પછી મહારાજ વાક્ય બોલે છે ને એ સહન કરવું અશક્ય હતું.

જેવી રીતે રામકૃષ્ણાદિક અવતારો પોતાના શરીરનો ત્યાગ કરી અને પોતાના લોકમાં સીધા આવ્યા, તેમ હું પણ આ તન ત્યાગીને મારું શરીર છે એ છોડી દઈશ અને જાણો જઈશ અક્ષરધામ. મહારાજી જેવી આ વાત કરીને સભાની અંદર સન્નાટો વ્યાપી ગયો અને સભામાં બેઠેલા 1 લાખ જેટલા ભક્તો મૂર્છાવત બની ગયા. મહારાજે જાણ્યું કે હજી તો અમે વાત કરી રહ્યા છીએ અને હજી તો હું આટલું જ ખાલી બોલું છું કે તેમ હું પણ આ તન ત્યાગીને જાણો જઈશ. તન ત્યાગવાની જ્યાં વાત કરે છે તો સભાની અંદર સમગ્ર સભા મૂર્છાવત બની જાય છે. મહારાજે જાણ્યું કે હજી તો અમારે રહેવાનું છે અને આ તો બધા મૂર્છાવત બની ગયા. થોડી વાર મહારાજે ધ્યાન ધીરું ધીરજ રાખી અને પોતાની શક્તિનો સંચાર કર્યો. સભામાં જે બધા મૂર્છાવત બની ગયા હતા ને એ પાછા સજીવન થયા, બેઠા થયા. હવે મહારાજ મૌન થઈ ગયા છે. મહારાજ જાણે છે કે ખરેખર હવે આ પ્રસંગનું શું પરિણામ આવે છે. સંતો ધીરે ધીરે ધીરે બેઠા થઈ મહારાજની પાસે આવે છે અને ગદગદ કંઠે બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે આ શું વાત કરી,

સુણી વાણી તે શ્રી ઘનશ્યામની, સર્વે સંત થઈને ઉદાસ કે છે લઈ લઈ શ્વાસ, રહી સહી શક્તિ ભેગી કરી લાંબા નિશાસા નાખતા સંતો મહારાજને કહે છે કે મહારાજ, પહેલું અમૃત પાઈને પ્રીતથી હવે ઝેર ન પાશો જરૂર. જ્યારે અમને તમારા સ્વરૂપની ખબર નહોતી ત્યારે લોયા નાગડકાની અંદર 7-7 મહિના સુધી રાખી છાવણી કરી અને તમારા સ્વરૂપની વાત કરી, એ સ્વરૂપને અમે ઓળખતા નહોતા ત્યારે તમે સામે બેસી અને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી, પ્રતીતિ કરાવી, અને હવે જ્યારે એ સ્વરૂપની અમને ઓળખાણ થઈ, એ રસનો સ્વાદ અમે માણતા થયા ત્યારે પહેલું અમૃત પાઈને પીતથી હવે ઝેર ન પાશો જરૂર. તમ વિના જે જગતમાં જીવ, તમારા વિના આ જગતની અંદર જીવવું કેવું લાગશે અમને?

તમારા વગર આ જગતની અંદર જીવવું અમે નહીં જીવી શકીએ. કારણ જળ વિના છૂટી પડે માછલી, એને દૂધમાં સુખ ન થાય, જરૂર જીવ જાય. મહારાજ, માછલીનું જીવન જળ છે. દૂધ ગમે તેટલું મોંઘું હોય અને માછલીને દૂધમાં રાખે ને તો જીવે નહીં, મરી જાય. એમ તમારા વગર આ લોકની અંદર અમે જીવી નહીં શકીએ. આ અમે અંતરથી કહીએ છીએ કે જો તમારે જવું જ હોય ને તો પહેલાં અમને લઈ જાઓ. પણ જો આ રીતે તમે જતા રહેશો તો અમે આ લોકની અંદર નહીં રહી શકીએ. જેમ વેલી દજાણી દાહમાં પાછી લીલી કેદી ન થાય. લીલું ઝાડ હોય ને, એકવાર આગ લાગે ને સળગે ને તો ત્યાંથી પછી ક્યારેય એનો અંકુર ન ફૂટે. જેમ કરી વિના કર દુખિયો, વળી પાંખ વિના પંખી દૂન. હાથીના પગ કપાઈ જાય એનું શરીર કેવી રીતે ટકે? એને જીવડા પડે હે, અને એ કમોતે મરે. મહારાજ, હાથીને પગ કપાઈ જાય ને જેવું દુઃખ થાય ને એના કરતાં વધારે અમને દુઃખ છે. પાંખવાળા પંખીની પાંખો કપાઈ જાય ને જે તરફડે ને, એવી રીતે તમ વિના જે જગતમાં જીવવું એથી મરવું ભલું. મારા નાથ, કહીએ જોડી હાથ. અમે મહારાજ તમારા વગર ખરેખર નહીં જીવી શકીએ. એક પછી એક સંતો એવા કારણ, એવી દલીલો, એવા અંતરના ભાવ રજૂ કરે જેમ

બળો ચક્રવર્તી રાજા હોય અને મોટી ઉંમરે એક પુત્ર થાય અને અકાળે મૃત્યુ પામે ને રાજાને જે દુઃખ થાય ને, એના કરતા સવાયુ મહારાજ અમને દુઃખ થશે, તમ વગર અમે નહીં જીવી શકીએ. અને જો તમારે જવું જ હોય તો પહેલાં અમારું પ્રાણ પંખીરું ઉડી જાય અને પછી આપ સમર્થ છો, આપ જે ધારો તે કરી શકો, પણ આ અમારી પ્રાર્થના છે મહારાજ, અમને છોડીને ન જાઓ. મારે જ જાણ્યું કે આ હોઠ નથી બોલતા, હૈયું બોલે છે, આ સંતોનો અંતરનાદ બોલે છે. અને મહારાજે જાણ્યું કે ખરેખર જો અમે જઈશું ને તો આમાંથી કોઈ નહીં રહે. અને મહારાજે પોતાની શક્તિ મૂકી, સંતો સચેતન થયા, ભક્તો સજીવન થયા અને બધા પાછા સ્વસ્થ થઈને બેઠા. મહારાજે દાદાના દરબારમાં લીમતરુ નીચે જે જ્ઞાન પીરસ્યું, જે વચનામૃતની વાતો કરી છે ને, એની ફરી યાદ કરાવી. મહારાજે કહ્યું કે તમારો પ્રેમ ભક્તિ ભાવ અમે બધું જાણીએ છીએ, પણ અમારી પાછળ સ્નેહ બતાવવા માટે, કે સ્નેહ સાચો છે બતાવવા માટે, અથવા તો સ્નેહને કારણે પણ જો અમે જઈએ ત્યારે જો કોઈ દેહનો અંત લાવશે, ત્યાગ કરશે, આત્મહત્યા કરશે ને, તો એ મારા ધામને નહીં પામે.

તમારો સ્નેહ સાચો છે, અને પણ સ્નેહને કારણે અમારા ગયા પછી જો તમે સ્નેહ એટલે દેહ ત્યજી દેશો ને, તો એ મારા ધામને નહીં પામો. અમારું વચન અમારી આજ્ઞા લોપશો ને તો એ તો પામશે કષ્ટ અપાર વચન લોપનાર. માટે તમારે તો હજી સત્સંગ વધારવાનો. અમે તો 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ અને એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે. તો માટે સંપ લાવી સત્સંગમાં કરો, કરાવો ને સત્સંગ, આણીને ઉમંગ. બસ તમને સત્સંગ કરાવવાનો છે ને હરિભક્તોને કહ્યું કે દેશ

અને બંને દેશની અંદર સંતોના વિભાગ કરી આપ્યા છે. એ સંતોને મારા તુલ્ય જાણી અને એની તમે સેવા કરજો. શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નરનાર લોપોમાં લગાર. આ બીજું સાધન. અને આવી રીતે જો તમે વર્તશો તો

આવી રીતે જો તમે મારી આજ્ઞા પાળશો, સંપરાવી સત્સંગ કરશો, કરાવશો અને શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો, તો થોડા દિન પછી, એટલે કે તમારી જ્યારે આયુષ્યનો અંત આવશે, મારી ઈચ્છા હશે ત્યારે તમને તેડીને મારા ધામની અંદર હું બેસાડી દઈશ. આ લક્ષ્મીવાડીની સભા મહારાજે પૂરી કરી. ત્યાર પછી જે આગળ મેં મારાથી કહેવાઈ ગયું એ બ્રહ્માનંદ સ્વામીનું સુખની વાત. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે 3-3 મહિના સુધી સુખ આપી અને પછી એમના મંડળને કહ્યું કે સ્વામી હવે તમારે જૂનાગઢ જવાનું છે. મંડળના સંતો મહારાજના 3-3 વાર દર્શન કરી અને જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢ પહોંચ્યા અને આ પ્રમાણે ગુણાદિતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી એ પ્રમાણે હવે સ્વામી ગઢડા આવી રહ્યા છે. જૂનાગઢ મંદિરનું કામ પણ હજી પૂર્ણતાને આરે આવ્યું નથી. ઉપરનું મંદિરનું જે છેલ્લું ઈંડું, જેને ઈંડું એટલે કે મરઘીનું ઈંડું નહીં પણ ઉપરનું જે ચાવી કહેવાય, જેને મેઇન, જેના ઉપર પછી ધજા ચડે છે ને, એ મેઇન ઈંડું જે મૂકવાનું હતું એ મૂકતા હતા અને ત્યાંથી નીચે પડ્યું. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આ મોટા અપશુકન છે, પણ અત્યાર સુધી મહારાજની એક પણ આજ્ઞાન લોપી નથી. કંતાન પહેરવાનું કહ્યું તો કંતાન પહેર્યા છે. એમને જે રીતે નચાવ્યા એ રીતે નાચ્યા છીએ, રહ્યા છે, કેવળ એમને રાજી કરવા માટે. તો આ પણ એમની ઈચ્છા મરજી હશે. મને કમને અહીંયા રહેવું એના કરતાં રાજીપાથી આજ્ઞા પાળીને રહેવું એમાં સુખ છે. બ્રહ્માનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી, મનોમન મહારાજને વંદન કરી ગુણાદિતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમને મહારાજ હમણાં ને હમણાં બોલાવે છે. સ્વામી દિવસના 60 માઇલ કાપી અને ત્રીજે દિવસે જૂનાગઢ એલા ગઢડા આવે છે. અહીંયા આગળ મહારાજે ગંભીર માંદગી ગ્રહણ કરી છે. મહારાજે કહ્યું છે કે અમારી પાસે કોઈ જ ન આવે. બ્રહ્માનંદ સ્વામી હતા ને ત્યાં સુધી તો કોઈક વાર હસાવતા, મહારાજને રાબ કરીને પાતા. બ્રહ્માનંદ સ્વામીના ગયા પછી મહારાજે ખાવાનું પણ છોડી દીધું, નાવાનું છોડી દીધું છે. સમગ્ર દરબારની અંદર શોક વ્યાપી ગયો છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા આવ્યા અને દાદાના દરબારની અંદર લીમતરુ નીચે મહારાજની જે લીલાઓ, જે રમઝટ દાદી ફરતી ફળીમાં એક લીમડી રેલો, છાયામાં જામે ભક્ત ભીડ અને નિત્ય આનંદ ઉત્સવ થાય, એ જે લીલા આનંદ ઉત્સવ ભક્તોના હૃદય ઉપર જે ખુમારી હોય ને, બ્રહ્માનંદ સ્વામી આજે જોવે છે તો બધા નિસ્તેજ શોકમગ્ન, બધા જેને સામે જુએ બધા નીચે જોઈ જાય. સ્વામી તો મહારાજના દર્શન, ગોપીનાથજીના દર્શન કરી અને મહારાજના દર્શન કરવા માટે જાય છે. સંતોએ કહ્યું કે મહારાજે તો ના પાડી છે કે કોઈને એમની પાસે જવાનું નહીં. સેવામાં રહેલા નિત્યાનંદ સ્વામી આ શબ્દ સાંભળે છે અને નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજે કીધું છે કે ગુણાતીતાનંદ સ્વામી આવે ને તો તરત અમારી પાસે મોકલજો. સ્વામી મહારાજની પાસે જાય છે. મહારાજની તબિયત એકદમ

એ બેઠા, થોડુંક જમી અને પ્રસાદીનો થાળ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે આપ્યો. સ્વામીની સાથે વાતો કરે છે. સ્વામી પણ મહારાજને આવી રીતનો એકદમ અશક્તિ જોઈ અને સ્વામીને પણ મનમાં દુઃખ થાય છે. સ્વામી મહારાજને અંતર્યામી પણ એને બાહ્ય રીતે અક્ષરબ્રહ્મ સૌથી મહારાજથી નજીક છે, મહારાજની બધી લીલા ક્રિયા દિવ્યતા બધું જાણે છે. મનોમન મહારાજને પ્રાર્થના તો કરે જ છે, પણ મહારાજની જે રીતે ઈચ્છા હોય ને એવી રીતે જ ગુણાતીત સંત હંમેશા વર્તે. સ્વામીએ મહારાજને ઘણી ઘણી પ્રાર્થના કરી અને કહ્યું કે મહારાજ તમે આ લોકમાંથી જાઓ એ તો સારું ન કહેવાય. એ વખતે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે ક્યાં જવાના છીએ, મીઠાવાલા કેમ વિસરવું મારું તમથી બાંધેલ તન. અમે તો તમારાથી અખંડ જોડાયેલા છીએ અને તમારી સાથે અમે નાતો બાંધેલો છે, એટલે તમે ને અમે ક્યાં જુદા છીએ. આપણે જે દરરોજ સાંજના આ પદ બોલીએ છીએ એ આ પ્રસંગનું બનેલું પદ છે. મહારાજ કહે છે તરસ્યાને જેમ પાણીડું વાલું ભૂખ્યાને ભોજન, એવી રીતે અમારું તમારી સાથે આ રીતે જોડાણ છે. અને એ વાત મહારાજ કરી સ્વામીને આશ્વાસન આશીર્વાદ આપે છે. અને ત્યાર પછી આ પ્રમાણે જેઠ સુદ દસમનો દિવસ આવે છે. વહેલી સવારે મહારાજ પોતે આ રીતે અક્ષરઓરડીમાં સૂતા છે, આજે મહારાજ ઉઠ્યા નથી, અને આકાશની અંદર ઉલ્કાપાત થાય છે અને અચાનક જેમ અહીંયા વેધર બદલાય એવી રીતે આખું વાતાવરણ બદલાય છે અને ચારે તરફ બધા અપશુકનો થવા લાગે છે અને વાહ વંટોળ ને વાવાઝોડું ને બધું બધાના મનની અંદર થાય છે કે આજે કંઈક અઘટિત કર્મ બનવાનું છે. અને આ પ્રમાણે જેમ જેમ દિવસ ઉગીને ઉપર ચડતો જાય છે, પરંતુ સૂર્ય સાવ નિસ્તેજ દેખાય છે. આ જેઠ મહિનાનો સૂર્ય હોય ને એ તો એકદમ તીખો તમતમતો હોય, પરંતુ આજનો સૂર્ય સાવ નિસ્તેજ બની ગયેલો છે. ધીરે ધીરે એમનામ કરતાં કરતાં 10 વાગ્યા, 10:30 વાગ્યા, 11, 11:30, 12, 12:30 વાગ્યા. મહારાજ આ પ્રમાણે સવારથી ઉઠ્યા જ નથી અને સમગ્ર દરબારની અંદર અત્યંત શોક વ્યાપી ગયેલો છે. એવામાં મહારાજે પથારીમાંથી સ્વયં બેઠા થયા, સ્વસ્તિક આસન વાળ્યું અને સાથે જે સંતો હતા એમને કહ્યું અને કે હવે અમને આકાશમાંથી આ રીતે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે અને અમારા નિજ ધામ પધારવા માટેની અમને પ્રાર્થના કરી રહ્યા છે, તો અમે આ પ્રમાણે જઈએ છીએ. મહારાજ સ્વસ્તિ આસન વાળી અને બપોરે 1 વાગ્યાના સમયે સ્વતંત્ર થકા મહારાજ સ્વધામ સિદ્ધાવી જાય છે. મહારાજ પોતે આ પ્રમાણે ભૌતિક દેહનો ત્યાગ કરે છે, સાથે સામે બેઠેલા સંતોને આ ખ્યાલ આવી જાય છે. પરંતુ આ સમાચાર બહાર કોણ કે? સંતોએ જાણ્યું કે મહારાજે તો દેહ છોડી દીધો છે. મોટેરા સંતોએ પરસ્પર ગોષ્ઠી કરી. નિત્યાનંદ સ્વામી તો ઘણા સમયથી મહારાજની સાથે જ છે અને મહારાજ જ્યારે સાજા હતા અને લક્ષ્મીવાડીએ જ્યારે જ્યારે મહારાજ જતા ત્યારે નિત્યાનંદ સ્વામીને પાછા ફરતા કેટલી વાર એવું બતાવેલું કે લક્ષ્મીવાડીએ અત્યારે જે જગ્યાએ એક આરસનું અધૂરું મંદિર છે અને જે જગ્યાએ અત્યારે મહારાજનું મંદિર કરેલું છે એ જગ્યાએ મંદિર કરેલું છે ને ત્યાં આગળ તુલસીનું વન હતું. વન એટલે કે તુલસીના છોડ વધારે પડતા 2-4 કેરામાં હોય એને વન કહેવામાં આવે. તો એ તુલસીનું વન હતું તે મહારાજ નિત્યાનંદ સ્વામીને બતાવે કે અમે જ્યારે દેહનો ત્યાગ કરીએ ત્યારે અમારો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરજો. પણ એ વખતે તો મહારાજની 49 વર્ષ એટલે કે યુવા અવસ્થા કહેવાય. મહારાજ તો આવું બોલે નિત્યાનંદ સ્વામીએ કશું ક્યારેય મનમાં ધારેલું નહીં, પરંતુ નિત્યાનંદ સ્વામીને મહારાજે વારંવાર આ વાત કરેલી. જ્યારે અત્યારે મહારાજે દેહનો ત્યાગ કર્યો જ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે આ જગ્યાએ મને અગ્નિ સંસ્કાર કરવાનું કહ્યું છે. પછી મહારાજની પાલખી બનાવે છે, એમના શ્રી અંગનું 16 ઉપચારથી પૂજન કરે છે, સંતો આરતી ઉતારે છે અને પછી આ પ્રમાણે જે જગ્યાએ મહારાજે કહ્યું હતું એ જગ્યાએ લક્ષ્મીવાડીએ મહારાજને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. અગાઉ જે પ્રસંગ બન્યો હતો એ બધા સંતોને ખ્યાલ છે, એટલે મહારાજને જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યાં કોઈ ભૂલમાં પણ ચિત્તામાં પડી અને દેહ બાળી ન દે એટલા માટે વાંસની આ પ્રમાણે બોર્ડર કરવામાં આવે છે. 1, 2, 3 એવી બોર્ડર કરે છે. અહીંયા આગળ દાદાના દરબારની અંદર મહારાજે જ્યારે દેહ છોડી દીધો એ દાદાને સમાચાર મળ્યા ને દાદા મૂર્છાવત બની ગયા છે. દાદાની ઉંમર હજી કેટલી આપણે સૌ જાણીએ છીએ કે દાદાની ઉંમર યુવા અવસ્થા છે, હજી 32 વર્ષની એમની ઉંમર છે. પણ મહારાજે જ્યારે આ દેહનો ત્યાગ કર્યો એ સમાચાર મળ્યા ને મૂર્છાવત બની ગયા છે.
સંતોએ તો પૂજન વિધિ કરી અને મહારાજના શ્રી

સિંહ દેહને આ પ્રમાણે લક્ષ્મીવાડીએ લઈ ગયા છે. અહીંયા દાદાની સેવા સરભરામાં બે ત્રણ દરબારો રોકાયેલા છે અને દાદાના દરબારમાંથી મહારાજનો સિંહ વિગ્રહ દેહ જ્યારે લક્ષ્મીવાડીએ ગયો, દરબાર ખાલી થયો, મહારાજની ઈચ્છાથી દાદા ખાચરને થોડીક સ્વચ્છતા આવે છે. જોયું તો દરબાર ગઢમાં કોઈ નહીં. સાથે સામે રહેલા દરબારોને પૂછ્યું કે કેમ આવું, અમને ધીરે રહીને વાત કરી અને દાદા ત્યાંથી દોડ્યા. સાથે દરબારો પણ છે. લક્ષ્મીવાડીએ આવ્યા. લક્ષ્મીવાડીએ આવ્યા તો જોયું તો આ બાજુ મહારાજની ચિતા ભડભડ બળી રહી છે અને દાદાએ સીધું ચિતાની અંદર ઝંપલાવવા માટે દોઢ મૂકી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં હતા એમણે હાથ પકડી લીધો. પણ જેવા ગોપાળાનંદ સ્વામી આમ હાથ પકડે છે ને તો દાદાને મહારાજના દર્શન થાય. શ્રીજી મહારાજે ગળામાં ગુલાબનો હાર પહેરેલો અને મહારાજ દાદાને કહે છે કે દાદા હું ક્યાં ગયો છું. મહારાજના ગળામાં જે હાર હતો એ લઈને દાદાના ગળામાં મહારાજ નાખી, એનો હાથ પકડી અને જે અત્યારે બેઠક છે જ્યાં મંદિર નથી અને આરસનું જે જ્યાં આગળ મહારાજ પહેલાં પણ બેસતા હતા, ઘણા બધા મધ્યનું 21 વગેરે વચનામૃતો નિરૂપ્યા છે 10, એ જગ્યાએ મહારાજે દાદાને સભા ભરીને બેઠા અને એવા દર્શન આપ્યા અને ઘણી બધી વાત કરી. દાદા આંખો ચોળીને જુએ છે કે હમણાં મેં જોયું એ સાચું કે મહારાજ આ સભા ભરીને બેઠા છે એ સાચું. અકળ કળા ક્યાંય કળામાં આવે. મહારાજ એવી કળા બતાવે છે કે કોઈને કંઈ ગમ જ ન પડે. દસમનો દિવસ સંતો ભક્તોએ ખેલામાં જઈને સ્નાન કર્યું અને સાંજે સંધ્યા આરતી ઉતારવા માટે આવે છે. સંધ્યા આરતી ઉતારે પણ કોણ ઉતારે આરતી? મહારાજે જાણ્યું કે કોઈ આરતી નહીં ઉતારી શકે. મહારાજે એ વખતે પણ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને મહારાજે સ્વયં દસમને દિવસે સાંજના ગોપીનાથજીની આરતી ઉતારી. સંતો આંખો ચોળે છે કે હમણે લક્ષ્મીવાડીની અંદર જે દ્રશ્ય જોયું એ સાચું કે મહારાજ આ આરતી ઉતારે છે શું સાચું? પંચાળાના 7ના વચનામૃતની સ્મૃતિ કરતા હશે નટની માયાનું. આ તો નટવર છે, આમાં શું સમજવું? પણ નથી આનંદ કે નથી દુઃખ, કારણ કે આમાં દુઃખ લગાડે તો હમણે મહારાજના દર્શન થાય છે એનો આનંદ ના આવી શકે. જો આનંદિત રહે તો હમણે જે દ્રશ્ય જોયું એ ખોટું થઈ જાય. એટલે સંતો આમાં કંઈ સમજી શકતા નથી. આરતી ઉતારી અને બ્રહ્મચારી નિવાસની અંદર જાય, ત્યાં તો મહારાજ નહીં. બ્રહ્મચારી તો બિચારા અત્યાર સુધી મહારાજની સેવામાં સફાળા, એકદમ બે બાકડા જેવા થઈ ગયા. મહારાજ જાણ્યું કે આ જીવ નહીં રહી શકે અને બ્રહ્મચારીને આશ્વાસન આપવા મહારાજ કહે છે, બ્રહ્મચારી અમારો થાળ કેમ હજી ન આવ્યો? બ્રહ્મચારી થાળ મંગાવે છે, મહારાજને જમાડે છે. મહારાજ જમ્યા. આ બાજુ ઘુમટની અંદર મહારાજના જે દર્શન થતા એ અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મચારીને એકને દર્શન થાય, સંતો પામી ગયા કે મહારાજ તો આપના સૌને છોડીને ગયા જ છે. બીજો દિવસ એકાદશીનો દિવસ થયો, 12મો દિવસ થાય છે. મહારાજના ગયાના શોકના આ પ્રમાણે સમાચાર સમગ્ર ગુજરાત પ્રાંત સમગ્ર પ્રાંતમાં વ્યાપી જાય છે. ભક્તો મહારાજના દર્શન કરવા માટે અહીંયા આગળ આ પ્રમાણે ગઢપુર તરફ બધાએ આવે છે. બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢની અંદર સમાચાર મળે છે. બ્રહ્માનંદ સ્વામી પણ જૂનાગઢથી આ પ્રમાણે ગઢડા આવે છે. બંને દેશના આચાર્યો અને બધા સંતો દાદાના દરબારની અંદર મહારાજના ચરિત્રોની વાત કરી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનું આગમન થાય. બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજીના દેવના દર્શન કરવા માટે એમ પગથિયા ઉપર ચડે, પાતળીએ હર્યા મારા પ્રાણ રે બેની, પાતળીએ હર્યા પ્રાણ, એ એમની શીઘ્ર રચના છે. એમ પગથિયા ચડતા ચડતા બ્રહ્માનંદ સ્વામી બોલતા જાય છે અને બીજું પદ એનું, પ્રાણ સ્નેહી અબઘરાવો જીયરા ધીર ધરત નહીં મેરા. હવે મારો જીવ ટકી શકશે નહીં. જે ભાવનાથી બ્રહ્માનંદ સ્વામી પગ ચડતા પગથિયા ચડતા હતા અને એના અંતરમાંથી જે શબ્દો આવતા ને, મહારાજ જાણ્યું કે આ જીવ ઉપર મારા દર્શન સુધી પણ નહીં પહોંચી શકે. અને બ્રહ્માનંદ સ્વામી નીચેથી પગથિયા ચડતા ચડતા કટ કટ કટ આમ ઉપર આવે છે અને ગોપીનાથજીની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય. એની સામે આમ પગથિયાની વચ્ચેના ભાગમાં મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળે છે. એના ગળાની અંદર ગુલાબનો હાર પહેરેલો તો બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવી અને મહારાજ કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ. બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન મળે છે. દર્શન કરીને નીચે ઉતરે મહારાજ તો અદૃશ્ય થાય છે. સંત સભાની અંદર બ્રહ્માનંદ સ્વામી આવીને કહે છે કે જો તમે મહારાજનો શ્રી વિગ્રહ એટલે કે દેહ એમને અગ્નિ સંસ્કાર ન કર્યા ને તો હું એમાંથી પણ બેઠા કરેત, પણ હવે તો મારા હાથની અંદર કોઈ વાત રહી નથી, જે બનવાનું હતું એ બની ગયું. પછી તો સંતો આ પ્રમાણે મહારાજની લીલા ચરિત્રનો જે ગ્રંથ સત્સંગી જીવન, એ સત્સંગી જીવનની પહેલી પારાયણ શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી
નિત્યાનંદ સ્વામીના કંઠે જ ત્યાં ગઢપુરની અંદર થાય છે. આ બાજુ પાણમીના પૂંજા ડોડિયા મહારાજની જે માણકી ઘોડી છે ને એના માટે દરરોજ ઘાસ લાવતા હતા. આજે પણ કુણું ઘણું ઘાસ લઈ અને આવી રહ્યા છે. અને રસ્તામાં આવતા કોઈએ કીધું કે પૂંજાળ બાપુ ક્યાં જાઓ છો, તો મહારાજની માણકી માટે ઘાસ આપવા માટે જાઓ. તો કે માણકીના અસવાર તો ગયા અને આવી જ્યાં વાત કરીને પૂંજા ડોડિયા આ પ્રમાણે ઘોડી ઉપરથી નીચે પડી ગયા. અહીંયા આવ્યા ગઢડાની અંદર, જોયું કે ખરેખર મહારાજ તો દેહ છોડીને ચાલ્યા ગયા છે. પૂંજા ડોડિયાએ 15 દિવસ સુધી અન્નજળ આ પ્રમાણે ન લીધું. 15મે દિવસે પૂંજા ડોડિયા પણ મહારાજની સાથે સીધાવી જાય છે. પણ એ સાચા ભક્તિભાવથી જાય છે, મહારાજની આજ્ઞા નથી લોપી. એને આવી રીતે મહારાજ કેટકેટલાય ભક્તોને પછી દર્શન આપે છે કે અમે નથી ગયા, કઈ જગ્યાએ ચંદનના છાંટણા થાય છે, કઈ જગ્યાએ મહારાજ દર્શન આપે છે અને કઈ ભક્તોને એવી રીતે આશ્વાસન આપે છે. પરંતુ આ જે વાત બની ગઈ એ વાત સાચી, પણ બધા સંતો જ્યારે અહીંયા ભેગા થયા છે અને જોયું કે મહારાજ તો આપણને છોડીને ગયા છે, પણ મહારાજે એ જ લીમતરુ નીચે જે જ્ઞાન પીરસ્યું હતું, એ લીમતરુ નીચે જે વાતો કરી હતી ને એ યાદ આવે છે. ત્યાં

મહારાજે જે જે વચનામૃતની અંદર પ્રથમનું પહેલું વચનામૃત, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે અને સંતની મૂર્તિ પરમ ચિંતામણી, પ્રથમનું 14મું સંતની મૂર્તિ પરમ ચિંતામણી, પ્રથમનું 27મું એવા જે સંત છે એની આંખની અંદર જોનારા ભગવાન છે, પગની અંદર ચાલનારા ભગવાન છે, એવા જે સંત છે તો સમગ્ર બ્રહ્માંડનો આધારરૂપ છે. પ્રથમનું 37, એવા જે સંત છે એના ચરણની રજ માથે ચડાવીએ છીએ અને દુખવતા થકા બીએ છીએ અને એના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ. પ્રથમનું 44મું, એવા જે સંત છે ને એ તો સહજાનંદ રૂપ હું જ છું, મારામાં ને સંતમાં ફરક નથી. પ્રથમનું 67મું વચનામૃત, પ્રથમનું 68મું વચનામૃત, અષ્ટ પ્રકારની જે પ્રતિમા એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે અને સંતની અંદર સાક્ષાત રહ્યા છે. આવી જે બધી મહારાજે વચનામૃતની અંદર ગઢડામાં દાદાના દરબારમાં જે વાતો કરી હતી ને એ વાતની સ્મૃતિ કરી અને આ પ્રમાણે મહારાજ તો હંમેશા આ સત્સંગની અંદર પ્રગટ છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્તો પ્રગટ ભગવાન રે, એ બધી સંતોને સહજ સ્મૃતિ થઈ આવે છે અને સંતોને લાગે છે કે મહારાજ આપણી વચ્ચેથી ગયા નથી,

આવી રીતે પ્રગટ પ્રગટ પ્રગટ મહારાજે પણ પ્રગટ રહેવાની, સંત દ્વારા પ્રગટ રહેવાની. ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણ, તો પોતાની સાથે સંતની જે જે વાત કરી હતી એથી બધા સંતોને પ્રતીતિ આવે છે. ગુણાદિતાનંદ સ્વામી પણ મહારાજના અગ્નિ સંસ્કાર પછી બહિર્ભૂમિ જવા માટે જાય છે અને લીલી ધ્રોવને જોઈ અને એક સેકન્ડ માટે સ્વામીને વિચાર આવે કે ધ્રો એટલે કે ખાસ, એનું જીવન જળ, એ પાણી હોય તો લીલી રહે, એવી રીતે આપણું જીવન મહારાજ હતા. અને સ્વામીના મુખે જ્યારે હતા શબ્દ આવે છે, મહારાજ ત્યાં પ્રગટ થઈ સ્વામીને મળે છે અને કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ, અમે તો તમારામાં અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ. તો એ રીતે શ્રીજી મહારાજ જેઠ સુદ દસમના દિવસે મધ્યાહ્ને બપોરે એક વાગે લૌકિક રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી અને ગુણાતીત સંત દ્વારા પ્રગટ થાય છે. એટલે આપણા માટે આજે પણ એ શ્રીજી મહારાજ પ્રગટ છે. જેઠ સુદ દસમનો દિવસ જ્યારે જ્યારે આવે ને ત્યારે આપણા માટે બે વાત ગણાય. ગુણાદિતાનંદ સ્વામી એમની વાતોમાં એક બહુ સરસ પ્રસંગ નોંધ્યો છે. એક રાજા હતા અને એ રાજાને બહુ મોટી ઉંમર થાય ને તોય કંઈ સંતાન નથી, અને રાજાના જે માતુશ્રી છે ને એ પણ હજી જીવે છે, અને એના માતુશ્રી હંમેશા ભગવાનને પ્રાર્થના કરે કે મારા દેખતા મારા દીકરાને ત્યાં પુત્રનો જન્મ થાય. માજીની એટલી બધી મોટી ઉંમર થઈ ગઈ છે પરંતુ એ પુત્ર જોવાની ઈચ્છા કે વાસનાને કારણે હજી એ દેહ છોડતા નથી, અને ખરેખર દોશીમાની પ્રાર્થના એકવાર ભગવાન સાંભળે છે. અને રાજાને ત્યાં સારા દિવસો જાય છે. એમ કરતા કરતા એકવાર રાજા રાજ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે અને નગરવાસમાંથી, દૂતવાસમાંથી, રાણીવાસમાંથી એક સાથે બે માણસ રાજાના રાજ્ય સિંહાસનમાં ઉપર આવે છે. એક માણસ આ બાજુથી દાદરેથી ચડતો હશે અને બીજો આ બાજુથી, અને રાજા જ્યાં બેઠા હતા ને ત્યાં રાજાના કાનની અંદર સમાચાર આપે, એક સાથે બે જણા સમાચાર આપે, એક જમણા કાનમાં એક ડાબા કાનમાં સમાચાર આપે. જમણા કાનની અંદર જે સમાચાર આપે છે ને એવું કહે છે કે તમારા ઘરે પુત્રનો જન્મ થયો. ડાબા કાનની અંદર જે સમાચાર આપે છે ને ડોશીમાં એ દેહનો ત્યાગ કર્યો. જમણા કાને સમાચાર મળે છે કે ઘરે પુત્રનો જન્મ થાય છે અને ડાબા કાને સમાચાર મળે છે કે ડોશીમાં એ દેહનો ત્યાગ કર્યો. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આજના દિવસની જ્યારે સ્મૃતિ કરીએ ત્યારે આપણને એવું લાગે કે મહારાજ ગયા, પણ એ શ્રીજી મહારાજના શબ્દોને અંતરમાં ધારીએ વિચારે, પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી, એમણે જે કહેલા વચનોને આપણે ધારીએ અને વિચારીએ તો આજના દિવસે ગુણાતીત સંત દ્વારા શ્રીજી મહારાજનું પ્રાગટ્ય ચાલુ થાય છે. આપણા માટે આનંદ છે. મહારાજે કહ્યું કે તમારા બધાના દેહ તો 5-25 વર્ષ જીવશે, હું તો ચિરંજીવી છું, હું ક્યારેય આ પૃથ્વી ઉપરથી જવાનું નથી. જે હેતુ લઈને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અમે આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહે. તો આપણો પ્રગટનો સંપ્રદાય છે. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા અને અત્યારે પણ પૃથ્વી ઉપર છે. મહારાજે પણ એ વખતે ઘણા બધા ભક્તોને આવી રીતે દિવ્ય દર્શન આપીને પ્રતીતિ કરાવેલી, અને પોતાની હયાતી દરમિયાન પણ એમણે ગુણાતીત સંતની ઓળખાણ કરાવેલી અને કહેલું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. ભગવાન અને સંત એ બંનેમાં રોમનોય ફેર નથી જો ઓળખાણ થાય તો. ભગવાનના સ્વરૂપને ઓળખવા માટેના 5 મુદ્દા છે. એક, પ્રાપ્તિ. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય એની પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ તો છે ને જ્ઞાની અજ્ઞાની બંનેને થાય, પણ આનંદ એને આવે જેને પ્રતીતિ થાય. પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ થવી એ પણ દુર્લભ છે, પણ પ્રાપ્તિ થાય અને જો પ્રતીતિ ન થાય ને તો પણ એનું સુખ આવે નહીં. એટલે પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ પ્રતીતિ, એની પ્રતીતિ થવી જોઈએ કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. અને પ્રતીતિ જો ન થાય ને તો પ્રાપ્તિ હોય તો પણ સુખ આવે નહીં. એટલે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને એની આપણને પ્રતીતિ થવી જોઈએ. ત્રીજું સ્ટેપ છે પ્રીતિ. પ્રતીતિ થાય ને પછી એને વિશે આપણને પ્રીતિ, બીજા કોઈને વિશે પછી પ્રીતિ નહીં, એને વિશે એકને વિશે જ પ્રેમ. અને પ્રીતિ પછી ચોથું પતિવ્રતા પણ. બસ
પ્રાપ્તિ, પ્રતીતિ, પ્રીતિ, પતિવ્રતાપણો અને પછી પૂર્ણકામપણો, સંતોષ. આ પાંચ સ્ટેપ પ્રાપ્તિ પછીના ચાર સ્ટેપ છે. એ જો થાય તો જ આપણને પ્રગટ સત્પુરુષનું સુખ આવે. મહારાજ હતા ત્યારે પણ જો એ સ્વરૂપની જેને ઓળખાણ ન થયું હોય તો એનું કંઈ સુખ આવે નહીં. અને એ જ મહારાજ વચનામ્રત પ્રમાણે અત્યારે સંત દ્વારા પ્રગટ છે, પણ એની જો આપણને ઓળખાણ ન થાય, પ્રતીતિ ન આવે ને, તો અત્યારે પણ આપણને એનું સુખ આવે નહીં. તો સાધના માર્ગની અંદર અત્યારે આપણે આ સાધના આટલું સમજવાનું છે કે એ શ્રીજી મહારાજના વચન પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગુણાતીત પરંપરામાં ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે, એ જો આપણને પ્રતીતિ આવે તો આપણને એનો આનંદ આવે. અને ભગવાન અને મોટા પુરુષ દયાળુ છે, પ્રસંગે પ્રસંગે એમના દ્વારા ભગવાન પ્રગટ છે ને એની પ્રતીતિ એ સ્વયં કરાવતા આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાનું સ્વરૂપ ઓળખાયું, ભગતજી મહારાજે ઓળખાયું હતું, શાસ્ત્રીજી મહારાજે પણ ઘણીવાર આવી વાતો કરી હતી, યોગીજી મહારાજે પણ કરી હતી. સમયના અભાવે પરંપરાની વાતો ન સાંભળતા પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં જે વાતો કરી ને બે ત્રણ પ્રસંગો સાંભળી અને આપણે કથાની પૂર્ણાહુતિ અત્યારની સભાની. યોગીજી મહારાજના સ્વધામ ગમન પછી પ્રમુખ સ્વામી મહારાજનું

બીજું કે ત્રીજું મુંડન, એટલે કે ત્રણ મહિના પછી આવો મુંડનનો દિવસ હતો. એટલે સ્વામીજીની સેવામાં રહેલા પ્રગટ ભગત, અત્યારે સારંગપુરમાં શાસ્ત્રીજીમાં સ્મૃતિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, એ પ્રગટ ભગત પ્રમુખ સ્વામી બાપાની સેવામાં હતા. મુંડનનો દિવસ હતો એટલે પ્રગટ ભગતે નિર્દોષ ભાવે સ્વામીજીને સામેથી કહ્યું કે તમારું આજે મુંડન થાય ને તો થોડાક પ્રસાદીના વાળ મને જોઈએ છે. સ્વામીજીએ કહ્યું કે પ્રસાદીના વાળ રખાય નહીં, બહુ ના પાડી, પણ પ્રગટ ભગતે બહુ આગ્રહ રાખ્યો. સ્વામીજીએ ના જ પાડી અને કોઈ રીતે જ્યારે વાળ મળે એવું ન લાગ્યું ને એટલે ભગત નિરાશ થઈ ગયા. પણ નિરાશમાં આશાનું એક કિરણ એમણે વ્યક્ત કર્યું, એને કહ્યું કાંઈ નહીં, ન આપો તો મારી આગળ યોગીજી મહારાજના ચોટલીના વાળ છે. યોગીજી મહારાજે કંઈક મુંડન થતું હશે ને વનમાળીભાઈ આગળથી કંઈક એવી રીતે ચોટલી કંઈક કાપતા, એકાદ બે વાળ આમ નીકળી ગયા છે ને લઈ લીધા હશે. તો એમણે નિરાશાની સાથે આશાનું કિરણ વ્યક્ત કર્યું કે કાંઈ નહીં, ના આપો તો મારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે. અને પ્રગટ ભગતના મુખે આવું સાંભળ્યું ને કે મારી આગળ યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, તો બાપા શું કે તારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, મારી આગળ તો આખા યોગીજી મહારાજ છે. આ પ્રથમ વાત. આવી વાત તો અદ્યપી પર્યંત કેટલી વાર કીધી છે. મુંબઈની અંદર ઉત્સવ મૂર્તિ, આ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને જે આ બાજુ દર્શન આપે છે ને, દ્વિશતાબ્દી પ્રસંગે આ મૂર્તિ તૈયાર થઈ રહી હતી. અને ભક્તિનંદન સ્વામી મુંબઈમાં હતા ત્યારે દેવરામ ચાવડા એક મરાઠી કલાકાર આ મૂર્તિનો બનાવવા વાળો એ મૂર્તિ બનાવતો હતો, અને ભક્તિનંદન સ્વામી એનું માપ ને બધું લઈને એનું આખું તે તૈયાર કરતા હતા. એમની દ્રષ્ટિએ મૂર્તિ બરાબર વ્યવસ્થિત થઈ, બાપા પણ ત્યાં આગળ હાજર હતા. એટલે ભક્તિનંદન સ્વામીને થયું કે મહારાજની મૂર્તિ બને છે, હું જાણું એના કરતાં બાપા તો સાક્ષાત મહારાજને જુએ છે, દેખે છે, તો બાપાનો અભિપ્રાય લઈ જઉં. એટલે બાપાને એમણે વાત કરી કે બાપા મૂર્તિ બને છે, એનું મોડલ તૈયાર થયું છે, તો આપ જરા આવીને જોઈ જાઓ. સ્વામીશ્રીએ કહ્યું કે હું સાંજે સંધ્યા આરતીમાં જાઉં ને ત્યારે હું આવીશ. એટલે સ્વામીશ્રી સંધ્યા આરતીનો સમય થયો, થોડા વહેલા નીકળ્યા અને જે જગ્યાએ આ મૂર્તિ બનતી હતી ત્યાં આગળ આવ્યા અને મૂર્તિને વ્યવસ્થિત સ્ટેન્ડ ઉપર આમ ગોઠવેલી. બાપાએ આવી નજીકથી દૂરથી આવી રીતે જોયું, આમ દર્શન કર્યા, આજુબાજુ બધે ફર્યા અને પછી મૂર્તિની સામે જુએ આમ તેમ કરે. પેલો કારીગર પણ ત્યાં ઊભો છે, ભક્તિનંદન સ્વામી ત્યાં છે, મહંત સ્વામી ત્યાં હતા, આ બધા કલાકારો એટલે કે આના જાણકાર કહેવાય. બાપાને લાગ્યું કે આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે, કારણ કે છાતી જે હોય ને અને ત્યાંથી દૂટીનો ભાગ, આ બંને વચ્ચેનો જે ભાગ હોય ને એનું અંતર જરા વધારે હતું. એટલે સ્વામીજીએ જોઈને પછી કહ્યું કે આ જરા માપ બરાબર નથી. એટલે ભક્તિનંદન સ્વામી કહ્યું કે બાપા કેટલું માપ રાખવું? હવે સ્વામીજી એને કેવી રીતે સમજાવે? સ્વામીજી કે કંઈક દોરો હોય તો લાવો, દોરો કે દોરી હોય ને તો લાવો, અમે તમને માપ બતાવીએ. એટલે આજુબાજુ જોયું તો સુતળીનો ટુકડો પડ્યો હતો, સંતોએ ત્યાંથી સુતળીનો ટુકડો આપ્યો. બાપાએ સુતળીનો ટુકડો લઈ અને આમ માપીને કહ્યું કે આ માપ પ્રમાણે કરો. પોતાનું માપ માપીને બાપા કે આ માપ પ્રમાણે તમે કરો. અને આજે આપણે જોઈએ છીએ આ મૂર્તિ કેટલી દર્શનીય, કમનીય, રમણીય આપણને લાગે છે. એ મૂર્તિ બનાવી ત્યારે સ્વામીજીએ કહ્યું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. 1993માં બાપાની જન્મ જયંતિ કલકત્તા ઉજવવાની હતી અને એ વખતે કલકત્તા મંડળે બધી તૈયારી કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે. રાત્રે આરામમાં જતા 10:30-11 વાગે કલકત્તાથી ત્યાંના કોઠારી પુરુષોત્તમ જીવન સ્વામી પીજે સ્વામીનો ફોન આવ્યો. મુંબઈની અંદર બાપા હતા, સેવક સંતોએ ફોન ઉપાડ્યો. પીજે સ્વામીને કામ હતું બાપાના જે લાલજી હરિકૃષ્ણ મહારાજની સેવામાં જે સંત હોય ને નિર્ભય સ્વરૂપ સ્વામી, એનું કામ હતું. અને સંતો આ રીતે વાત કરતા હતા. પીજે સ્વામી એવું પૂછતા હતા નિર્ભય સ્વામીને કે કલકત્તા મંડળે નક્કી કર્યું છે કે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા કરવી છે, તો હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે એ જણાવો તો અમે એટલું સોનું ભેગું કરીએ. બાપા પોતે આરામમાં જતા ને સેવકો કલકત્તા સંતોની સાથે વાત કરતા ને બાપા પામી ગયા કે આ ફોન કલકત્તાથી છે. એટલે બાપાએ સામેથી કીધું લાવો મારે વાત કરવી છે. અને પીજે સ્વામીની સાથે પેલા સંતોએ બાપાને ફોન આપ્યો. સામે પુરુષોત્તમ જીવન સ્વામી છે. બાપાએ કહ્યું હલો શું છે? ઓહ બાપા તમે? બાપા કે હા શું બોલો, શું પૂછતા હતા? તો કે આ તો મંડળે નક્કી કર્યું ને, હમણાં અમારી મીટિંગ ચાલે છે ને અહીંયા બધા બેઠા છે,
તો સુવર્ણ તુલા હરિકૃષ્ણ મહારાજની કરવી છે તો નિર્ભય સ્વામીને પૂછતો હતો કે હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે, બાપા કે 73 કિલો. તો પીજે સ્વામી કે હું તો હરિકૃષ્ણ મહારાજનું વજન પૂછું છું, બાપા કે હું એનું જ કહું છું, હું હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. તો પેલા એ ફરીથી કહ્યું કે હું તમારું નથી પૂછતો બાપા, કે હું મારું નથી કહેતો, હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. આનાથી વધારે કેટલી સ્પષ્ટતા જોઈએ કહો, પણ નથી મનાતું, બહુ અઘરું છે. અને જો સમજાઈ જાય ને તો એક પ્રસંગ હું વારંવાર ઘણી વાર કહું છું, મને બહુ ગમે છે અને ખરેખર સમજવા જેવો છે, પ્રસંગ ઉપસ્થિત કરેલો છે પણ આ પ્રસંગને સમજવા માટે અતિ અગત્યનો છે. જો આ સ્વરૂપની પ્રતીતિ આવે, ઓળખાણ થાય તો બે મામા ભાઈના દીકરાઓ હતા અને વેકેશનના સમયમાં ભેગા થાય વડોદરા જેવા શહેરની અંદર, બે, એકની ઉંમર 5 વર્ષની છે અને એકની 7 વર્ષની છે. વેકેશનના સમયમાં બંને રમે છે, એકને ત્યાં દેશમાં રહેવાનું થાય છે અને બીજાને અહીંયા ભણવા માટે પરદેશ આવવાનું થાય છે, કોઈ સગા સંબંધી હશે એની સાથે અહીંયા આવવાનું થયું અને અહીંયા આગળ આવ્યું આખું એનું કુટુંબ. કુટુંબ શું, એનો એ છોકરો આવ્યો અહીંયા ભણવા માટે પરદેશ, અમેરિકાની અંદર ભણવા જાય, અભ્યાસ પૂરો થાય. અત્યારે બધું 9/11 પછી બધું કડક થયું છે, જૂના પહેલામાં તો કાંઈ એવું બહુ હતું નહીં, ભણવા આવે એ પણ પછી ભણી ડિગ્રી મેળવે રોકાઈ જાય. તો ભણ્યો, ત્યાં રોકાઈ ગયો અને પછી તો ત્યાં રોકાયા પછી આ પ્રમાણે એણે લગ્ન પણ ત્યાં કર્યા અમેરિકામાં, અમેરિકાની અંદર લગ્ન કર્યા અને ત્યાંથી પછી ત્યાં નોકરી કરી લગ્ન કર્યા, એને 2-3 સંતાનો પણ થયા, પણ હજી એને એકેય વાર દેશમાં જવાનું થયું નથી. 20 વર્ષ પછી દેશની અંદર જઈ રહ્યો છે, લગ્ન કર્યા પછી 20 વર્ષે દેશની અંદર જઈ રહ્યો છે, પતિ પત્ની ને 3 બાળકો અમેરિકાના વાલા પ્રમાણે બધા બબે બેગ લઈ જઈ શકે, હેન્ડ લગેજ જુદું. મુંબઈની ટ્રેનો, આપણા ભારતની જે ટ્રેનો છે ને એની અંદર ટ્રેનની નીચે એવી કોઈ વ્યવસ્થા છે અમેરિકન બેગ આવે એવી? આટલો બધો સામાન લઈ અને ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા અને પછી આ પ્રમાણે, ત્યારે તો બરોડા જવાના કોઈ પ્લેનની વ્યવસ્થા નહીં હોય એટલે પછી બોમ્બે સેન્ટ્રલ આવ્યા અને ટ્રેનની અંદર રિઝર્વેશન કરાવ્યું. તો જે ટ્રેનની અંદર જે ડબ્બામાં એની ટિકિટનું પેલું હતું રિઝર્વેશન, ત્યાં આગળ ગયા. 5 જણા હતા ને 10 બેગો, તો જ્યાં જગ્યા મળે ને ત્યાં બધે નાખીને, પણ એવી બેગ હોય ને કે નીચે જઈ જ ન શકે એટલે પછી પગ રાખવાનો જે પેસેજ હોય ને ત્યાં મૂકીને, બીજે ને ત્રીજે જેવી જ મુકાય એટલી મૂકી. આપણે ત્યાં ખબર 3 સીટ હોય આમ અને 3 સામે એટલે 5 સીટો તાણે ભરી દીધી, 1 સીટ બાકી રહી. એ સીટ એનો મામાનો છોકરો જે દેશમાં રહે છે ને એની હતી, પણ કોઈ કોઈને ઓળખતા નથી કારણ કે દેશમાંથી અહીંયા આવ્યો એને એટલા વર્ષ થઈ ગયા છે અને અમેરિકાની અંદર જે રહે ને બ્રેડ બટર ખાય ને હાઇબ્રિડ, ઓહો હો, ઓળખ્યા ઓળખાય નહીં એવા થયા હોય. એટલે પેલો માણસ વડોદરાથી જે આવ્યો છે ને એના મામાનો દીકરો, એને આમ જોતા જોતા જે ડબ્બાની અંદર જે કમ્પાર્ટમેન્ટમાં એ ગયો તો ત્યાં આગળ આ 5 પેસેન્જરને સામાન બધું ગોઠવાઈ ગયેલો છે. એટલે જોયું તો એનો નંબર 12 આગળ એની સીટ હતી. હવે ત્યાં જવું કેવી રીતે? પણ પગ મૂકી રસ્તો કરીને ગયો. હવે ત્યાં તો આપણી બધી પરિસ્થિતિ જે પ્રમાણે કે ઉનાળાનો સમય અને પંખા ચાલુ ન થાય, છોકરાઓ પાણી માગે, બહારથી પાણી લાવે, ત્યાંનું વળી ગરમ લાય જેવું પાણી, એ ઢોળ્યું, પંખા ચાલુ ને છોકરાનો અવાજ, રડવાનો અવાજ. પેલો માણસ ત્યાં બેઠો ને કંટાળ્યો, કારણ કે એક તો પગ મૂકવાની જગ્યા નહીં, આ છોકરા રડે, પાણી ઢોળાયું, ત્યાં રૂમાલ મૂકી ઊભો થઈને બીજા કમ્પાર્ટમેન્ટમાં ગયો. બીજા કોઈને કહ્યું મારી 12 આગળની સીટ છે, આપણે બદલી કરવી હોય તો. જેને જેને પૂછે ને એ બધા કપલ, એટલે કોઈ હા પાડી નહીં. પાછો આવ્યો, જ્યારે માણસને કંટાળો આવે ને ત્યારે એક શબ્દ વિશેષણ વપરાય, ઉતરેલી કઢી જેવું મોઢું થાય. એ કેવું થતું હશે એ તો જેને પીવે ત્યારે ખબર પડે, પણ બહુ કંટાળીને એ પાછો ત્યાં આગળ આવ્યો. અને અહીંયા આગળ આવ્યો ને પછી આમ સામાન બધો પગેથી આમ મોઢું એવું કરીને દૂર કર્યો, થોડી જગ્યા કરીને બેઠો. પેલા તો બિચારે 20 વર્ષ પછી ભારત આવે છે ને એટલે એને થયું કે આ તો જે કરે એ માન્ય કરવાનું, કારણ કે એની ભૂલે છે, એટલો બધો સામાન લાવ્યા બોલ્યાની જગ્યાએ મૂક્યો છે. પેલા આમ આમ સામાન કર્યો ને આ સમજતા નથી ને આમ તેમ, થોડુંક એની સાથેના ઈરાક ઈરાનના સંબંધ બગડી ગયા. પછી બેઠો ત્યાં, બીજા પેસેન્જરો જે સાઈડમાં બેસવાના એ આવ્યા,
સમય થયો, ટ્રેન ઉપડી, પંખા ચાલુ થયા, થોડી પરિસ્થિતિ સુધરી. બાજુમાં જે બે પેસેન્જરો આવે ને, બધા મિક્સ નેચરના, મળતાવાળા સ્વભાવના, આ લોકોના વેશ ડ્રેસ આ બધો સામાન જોઈને ખબર પડી ગઈ કે આ કોઈ વિદેશી ભાઈ આવી રહ્યા છે. અને એની સાથે વાતો કરવા લાગ્યા કે તમે ક્યાંથી આવો છો, કે અમેરિકામાંથી, અમેરિકામાં કયા સ્ટેટમાંથી, ફલાણા સ્ટેટમાંથી. એ થોડુંક જાણતો હશે, જણાવવાની ઈચ્છા. એ બધી વાતો ચાલે અને રસ પડે. પેલા ભાઈ જે કંટાળીને બેઠા છે ને, એ પણ એના કાન તો સાંભળે ને, ભલે વાતમાં ભળે નહીં, પણ એ સાંભળતા જાય કે આ તો અમેરિકાની વાત કરી, અમેરિકામાં આ સ્ટેટની વાત કરી. એને પૂછ્યું તમારું નામ શું, એને પોતાનું નામ કીધું. પેલો માણસ બેઠો બેઠો આમ છે ને, આમ કંઈક ચિત્રલેખક ચક્રમ બક્રમ વાંચતો હશે ને, પણ એના કાન એ બાજુ જાય છે. એને થાય છે કે અમેરિકામાં આ સ્ટેટની અંદર આ વ્યક્તિ તો મારા મામ, મારે ફઈનો દીકરો જ કહેવાય. પછી છે ને આમ ધીરે ધીરે આમ જોઈ લે આમ કાંકે, આવડો મોટો, આ આવવાનો હોય તો આપણને સમાચાર તો મળે ને. હમણે જ હું મામાને ઘેરે ગયો તો પૂછ્યું તું કાંઈ સમાચાર, તો કે કાંઈ સમાચાર નથી, હોય તો ખબર પડે ને. મનોમન એક બાજુ જોતો જાય ને, બીજી બાજુ એને મનમાં એમ થાય કે આ એ જ વ્યક્તિ છે. પછી તો પેલાની વાત પૂરી થઈ અને આ લેકલો બેઠો તો આને થયું કે લાઈ હું એને પૂછું. પછી ધીરે ધીરે એને સંબંધો સુધાર્યા અને એની સાથે પૂછતા પૂછતા કે તારા મામાનું ગામ, તારા ફઈનું ગામ કયું, તો કે ફલાણું. તા ફઈના છોકરાનું નામ શું, તો કે આ ફુવાનું નામ ફલાણું. અને એને થયું કે આ તો બધું જ મારું જ કે છે અને આને બધી ખબર છે. પછી એને કહ્યું કે આપણે જે વાત થાય છે ને, અને હું જ તારા ફઈનો દીકરો છું, તું મારા મામાનો દીકરો છો. અત્યાર સુધી મેં જે છેલ્લી 4-5 મિનિટ વર્ણન કર્યું ને, એ કંટાળાનું, પરિસ્થિતિનું, પ્રસંગનું વર્ણન કર્યું. હવે એ બંનેને ખાતરી થાય છે કે આ મારા મામાનો દીકરો છે ને, આ મારી ફઈનો દીકરો છે. એ સમયે જે એને પ્રતીતિ થઈ, આનંદ થયો ને, એનું વર્ણન હું તમને શબ્દમાં કેવી રીતે કરી શકું? ખ્યાલ આવ્યો? એ શબ્દથી ન થઈ શકે. એવી રીતે જે અત્યારે પ્રગટ સ્વરૂપ વિચરણ કરી રહ્યું છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપને વિશે જેવી મામા ફઈના દીકરાને ઓળખાણ થઈ ને, અને પછી શું થયું હોય ખબર છે? એનો આનંદ અનેરો હોય. પછી જે સામાન પગે કરીને આમ ઠેલ્યો ને, આમ હાથેથી લઈ લે પાછો. જે છોકરા રડતા હતા ને, એ વાલા લાગે, હા એને લાગે અમેરિકન રડે છે. એનું રડવું સારું લાગે, હસવું સારું લાગે, બોલવું. એની છોકરાની બધી ક્રિયા દિવ્ય બની જાય. છોકરાને પાણી પીવું હોય તો એ નીચે ઉતરે, હા એને માટે બધું આમ એને સામે ને સામે જોઈ રહ્યા, હા અમેરિકાથી છોકરા આવ્યા. તો એવી રીતે એના સંબંધવાળા છે ને, એ પણ બધા પછી દિવ્ય મનાય. ક્યારે? આ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. પ્રાપ્તિ થઈ છે એની આવી પ્રતીતિ આવે ને, તો એટલે પ્રાપ્તિ પછીનું બીજું સ્ટેપ છે પ્રતીતિ. તો પ્રતીતિ આવવા માટેનું એક શાસ્ત્ર વચન અને બીજું સત્પુરુષના વચન. સત્પુરુષ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તો જ પ્રતીતિ આવે. છેલ્લું પદ યોગીજી મહારાજનું અતિ પ્રિય, એક લીટી સાંભળી આપણે પૂરું કરીએ. હે ભ

સંત દ્વારા પ્રગટપણું પૃથ્વી ઉપર અખંડ છે એ સ્વરૂપની એ શ્રીજી મહારાજની આપણને સૌને પણ પ્રતીતિ આવે અને એવું સુખ આપણને સૌને આવે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય.

स्वामीनारायण भगवान की जय। वचनामृत प्रथम नु 76मो। क्रोधी ईर्ष्या वारो कपटी ने मानी नु स्वामीनारायण हरे संवत 376 ना प्रथम ज्येष्ठ सुधी एकादशी ने दिवस श्री गढ़राम मंदिर दादा खजाना दरबार में સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા તેમની આગળ સિટીમાં જે વાર્તા કરી દીધી બધા મોટા મોટા એની કાનપટ્ટી પકડાય છે કે ત્યાંથી રેલો છૂટે ને તો નીચે બધે આવે એટલે મહારાજ શું કહે છે તેમની આગળ શ્રીજીમાં જે વાર્તા કરી છે ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં એટલે આપણે પોતાને તપાસવાનું છે કે તમે ક્રોધી છો ઈર્ષ્યાવાળા છો કપટી છો માની છો પોતાના બીજાને માથે નાખવાની આ ક્રોધી છે આ કપટી છે આ પોતાના માથે લઈ તો કામ થાય ક્રોધી ઈર્ષ્યારો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો તે સાથે અમારે બની કેટલી સુંદર વાતો છે પોતા ઉપર લે ને તો કામ થઈ જાય અને મહારાજે દરેકને આ બીજા ઉપર જ નાખ્યા કરીએ છે આવો છે આ આવો છે આ આવો છે આ આવો છે અને તમે તો કેવા છો પછી ખ્યાલ આવે એટલે શ્રીજીમાં સરસ વાત કરી પોતા ઉપર લઈને જો આપણે દાજ્યા હોઈએ તો મલમ પટ્ટી લગાવીએ તો ઠંડક થાય અને એસિડ નાખીએ તો ઉકળાટ કૂદે તો આવી એટલે આમ આપણા ઉપર લઈએ એ મલમ પટ્ટી છે સુંદર ટાળક થાય ઠંડક થાય અને બીજા ઉપર નાખીએ આવો છે આવો છે આવો છે એસિડ એસિડ નાખે બરાબર ધમાલ જ થાય બીજું કાંઈ ના થાય ધમાલ જ તું આવો છે તું આવો છે તો ઓલા ચાર કે તું આવો છે તું આવો છે તું ચાર વખત કે અને ધમાલ જ થાય આ જ વચનામૃત છે આપણે પોતા ઉપર લઈએ તો અને મહારાજને એ જ કરાવવું છે પોતા ઉપર લેવું છે ક્રોધી ઈર્ષ્યારો કપટીને માની ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં અક્ષરધામમાં શું કરવાનું છે મારા સામે દ્રષ્ટિ માંડીને જો એ પોતે જ કહે છે કે આ ચાર પ્રકારના હરિભક્ત તે સાથે અમારે બને નહીં હવે ત્યાં કોઈ સાથે બને નહીં કેવી મજા આવે આ અત્યારે બધા બેઠા છે તમારે કોઈ સાથે બને નહીં જરાય સુખ ના આવે ને તમે બાજુમાં હોય ને આમ જ કરે આ લઠ્ઠો અહીં ક્યાં બેઠો જરાય સુખ ના આવે અને બાજુ બાજુમાં બેઠા હોય તો છેતે બેઠો હોય તો વાંધો નહીં પણ તમારી સાથે મેળ હોય તો મજા થાય શ્રીજી મહારાજ પોતે વાત કરી
ભગવાન સાથે બને નહીં, શું દશા થાય. અને મહારાજે કહ્યું છે આ ચાર પ્રકારના હરિભક્તો હોય તેની સાથે અમારે બને નહીં. એટલે પોતાના તપાસ કરો, મારે કેટલો ક્રોધ છે, કેટલો કેટલી ઈર્ષા છે, કેટલું માન છે, આ બધું પોતાનો તપાસ કરતા રહે. ખૂબ આનંદ આવે, સત્સંગનો ખૂબ આનંદ આવે. અને જો આવરી પડી ગયો એસિડ, અને ક્રોધ ને ઈર્ષા એ બે માનને આશરે રહે છે. ક્રોધ ને ઈર્ષા જો માન છે એ દાદો છે, અને એના છોકરા છોકરી, દીકરા દીકરી ના કહેવાય, છોકરા છોકરી. છોકરો છે ક્રોધ છે, અને છોકરી છે ઈર્ષા છે. એના બે પુત્રો છે, બે સંતાન છે, એક પુત્ર છે એક પુત્રી. પુત્ર છોકરા છોકરી કહેવાય, છોકરા છોકરી જ કહેવાય. અને આ પછી એના ગ્રેન્ડસન એન્ડ ગ્રેન્ડ ગ્રેટ ગ્રેન્ડ ચાલ્યા જ કરાવેલા. એટલે માન ને ઈર્ષા ને કપટ ને દમ ને માન ને ઈર્ષા અસૂયા આ બધા એના ગ્રેટ ગ્રેન્ડ્સ બધા પરિવાર ઊભું થાય. અને કામે તમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે સત્સંગી છે, એને મારા નંબર જ કાઢી નાખે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુગ્યો છે. અને જેને હવે બીજી વાત આખી પલટી મારે છે, અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય. પાંચ વર્તમાન આપણે હરિભક્તના છે, સત્સંગીના છે, સાધુના છે, સાધુ બ્રહ્મચારી બધા, એને પંચ વર્તમાન છે. નિર્માની, નિષ્પૃહી, નિષ્કામી, નિર્લોભી, નિર્સ્નેહી, આ પાંચ વર્તમાન હોય સાધુને. અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, એટલે એબ્સોલ્યુટ બરાબર પંચ વર્તમાન પાડતો હોય, એ અશક્ય છે પણ શક્ય બનાવ્યું છે. અને મહારાજની ભીખ, શ્રીજી મહારાજના વચન મારે છે, એટલે એ ઓટોમેટિક આ પંચવર્તમાન રહે છે. અને ગમે તે આ વચનના ભેળામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ તો કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. સત્સંગીમાં આપણે કહીએ, ભગતજી મહારાજે કહ્યું કે મારો જીવ સત્સંગી થાય. હવે એમને તો ક્યાં વાત હતી, પણ આપણે ગાઈડલાઈન આપે છે કે બહારના સત્સંગી નહીં, જીવ સત્સંગી થાય એ કામમાં આવશે. બહાર તો બધું વાહ વાહ હો હો થાય, તો માન મળે, સન્માન મળે, બધું થાય, એ કામનું નહીં. અંદર લઈએ ને એને ગમતું મુકાઈને અમારા ગમતા, આપણું મન તારું થવા જ ના દે તમારે, તો બધું તોડ તોડ કરે એવો હોય. અને કોને પંચવર્તમાનમાં ખોટ ના હોય, અને કોઈ વાત બધી વાતે પૂરા છે, નિયમ ધર્મ બધું, એને એના મનગમતું મુકાઈને, તો આપણે તો એક જરાક જરાક મનગમતું મુકાયને પારો ચડી જાય. અને એ ધારો કે મોટેરા હોય તો વેરવારે તે વખતે કાંઈ ના કે,
પણ દાઢમાં રાખી મૂકે પછી વાત. એ બધું ખોટી બધી વાત. આ સીધે સીધી લીટીની વાત છે. સત્પુરુષ હોય એ જ કરે, બીજા કોઈ કરી શકે જ નહીં. હોય સત્પુરુષને બીક લાગે એમને રખે ને આગું પાછું કરશે, તૃત્યમ કાઢશે એવું. એટલે સત્પુરુષને બીક લાગે, ભગવાનને બીક લાગે બધું. એવો જબરો છે. જબરો શું છે? નબળો છે. લઈએ ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ. આવી રીતે એનું ધાર્યું થવા જ ના દે બધું. અને તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એક સેકન્ડે પણ મૂંઝાય નહીં. આમ આનંદ આનંદ એવો હોય તો પાકો સત્સંગી છે. હોય પાકો સત્સંગી, એમાં નંબર લાગે. અને એવા હરિભક્ત પર અમારે વગર કયું સહેજ જ હિત થાય છે. હિત કરવું ના પડે, આ એને નમવું ના પડે. મારા પર હેત રાખજો, અમારે વગર કે ગમે ત્યાં ખૂણામાં, આખી દુનિયામાં ગમે ત્યાં ખૂણામાં બેઠો, વગર કે સહેજ હેત રહે. અને આપણે તો બધી કેટલું બધું કરવું પડે. તો એ ખબર નથી કે આ સત્પુરુષ છે એને અંદરની બહારની બધી ખબર છે. એટલે એની આગળ તો ના ચાલે, પણ તો એ આપણને આગળ લેવા માટે એ નમતા હોય છે અને આપણને ચાન્સ આપીને થોડો થોડો પાપડ પગલી કરીને આગળ આવીએ. અને એવા હરિભક્તો પર અમારે વગર કર્યું સ્ટેજ હેત થાય છે. બસ વગર કે છે, બાજુમાં હોય તો લાગો છેટે, અને લાગો છેટે તો બાજુમાં જ કહેવાય. એટલે આપણે એવા હરિભક્ત થવું, એવા હરિભક્ત બાજુ જવું. આપણે ચડતો ને ચડતો રંગ રાખો, ભલે આજે ગમે એવા હોઈએ, પણ તોય ચડતો ને ચડતો રંગ રાખીએ તો મંજિલે પહોંચી જવાય. અને એવા ગુણ ના હોય, જો પછી મહારાજ કહે એવા ગુણ ના હોય, બધા મૂંઝાતો હોય, બીજાને મૂંઝે અને બધું ધમાલ કરે, એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. હેત કરવા જઈએ પણ તો અંદર અંતરથી ના પડે. ઉપરથી તો આપણને આગળ લેવા છે, નભાવવા છે, તો આપણે હેત રાખે, પણ હેત હેતમાં ફેર છે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે. જે મારા પોતાનો સ્વભાવની વાત કરે, એમ તો સ્વભાવ હોય જ નહીં, પણ આપણે હરિભક્તો છીએ એટલે એમને બોધ આપવા માટે મહારાજ કહે. અને અમારી તો એ જ પ્રકૃતિ છે. જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, બધા પોતા પોતપોતાની તપાસ જેવી છે, તો ખબર પડે. આ સત્સંગ છે ને અંતરદૃષ્ટિનું છે. તમારે પોતા પહેલે એટલી મજા આવે સત્સંગની, યથાર્થ સુખ આવે. નહીં તો બધું પોતે ગૂંચાય અને બીજાને ગૂંચે. અને અમારી તો એ જ પ્રકૃતિ છે. જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ,
વ્યક્તિ ઉપર જ હેત થાય છે. એટલે ભગવાનની દયારુ છે, આપણને ભાવે છે, આગળ લે છે, પણ એનો ગેરલાભ લે છે. આ જીવનું એવું છે ને, કંઈક કહેવાય નહીં, એનો ગેરલાભ લે છે. એને પોતાના વખાણ કર્યા સ્વામીએ, એ તો આમ પણ વખાણ કરે છે એ તારા હિતમાં છે, પણ એનું એનું માન ના હોવું જોઈએ. સત્પુરુષની દયા છે એટલી વાત કરવી કે મારા પર દયા છે, કૃપાળુ છે, નભાવે છે, એટલું રાખો તો માન ના આવે. અને એનું માન આવે ને એ બગડે, ભૂંડું થાય. જો લાલા પાળાને માન આવી ગયું તો જ દ્રોહ થાય ને. શ્રીજી મહારાજે જાતે જ કહ્યું છે કે લાલા, હું તને સાક્ષાત રૂબરૂ આવીને હાથ પકડીને ધામમાં લઈ જઈશ, અને તો પરિણામ કેવો ભૂત થયો. એટલે માન ને દ્રોહ ને બધી એ લાઈનમાં ચડી ગયો, એટલે બધું ઊંધું ઊંધું થઈ ગયું. એટલે સીધું શ્રી કેવા વરદાન આવે, કેટલો રાજીપો હશે, પણ તમે બધું ખોઈ બેઠા. એટલે આપણે સત્સંગમાં નિર્માની થઈને નમતા રહેવું, અને બધા ઉપર ઉપરથી પણ દાસભાવ રાખવો. એટલે એટલું કરીએ તો આપણે આ સત્સંગમાં મજા આવશે. ઇતિ વચન વચનામૃતમ, એ રીતે પ્રથમનું 76મું વચનામૃત થયું. પુરુષ અક્ષર બ્રહ્મના રૂવાડામાં ના આવે, અને મહારાજ અનંત ગણા પર છે અક્ષરથી. એટલે ક્યાં મહારાજ અને ક્યાં આપણે. કૃપા કરી, અતિકૃપા અતિકૃપા કરી એમનો જોગ આપણને આપ્યો. કોડી ના રહ્યા, કોઈ પત્તો ના પડતો. આ બ્રેક વાગી એમને વચ્ચે આવી ગયા, અને નહીં તો આ જન્મબળનું સાયકલ ચાલુ જ રહ્યો હતો. કરોડો જન્મ બીજા નીકળી ગયા હોત, પણ મહારાજ સ્વામી દયા કરી આપણને હાથ ઝાલો, આપણા જેવા થયા, બધું જ આપણને સુખ આપ્યું. આ બધું બહુ વિચાર કરવા જેવી વાત છે. મહારાજનો જોગ થયો ને બહુ વિચાર કરે, કોઈ રીતે થાય નથી કોઈ રીતે, પણ એમને જ કૃપા કરી અને આપણને આ જોગ આપ્યો, અને પોતા જેવા થયા, આપણા જેવા જ થયા, નહીં તો એ ના થત. જો દિવ્ય અક્ષરધામ, દિવ્ય પતિ અક્ષરપતિ રાય એવા થયા હોય તો એ ના થાય. આ ઓર્ડનરી આપણે રાષ્ટ્રપ્રમુખ આ લોકોને મળવા માટે કેટલી ચોકી, કેટલી ચોકી થાય. અને આપણે અમે પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમે ગયા હતા રાધાકૃષ્ણને મળવા, સાત ચોકી વટાઈ પર, સાત ચોકી અક્ષર બ્રહ્મ. અને પછી એ તો ખરે નંદા સાહેબની ઓળખાણથી, નહીં તો પત્તો ના પડે. નંદા સાહેબ ગોઠવણ કરી આપી, અને 5 મિનિટ મળ્યા, જાઓ
એટલે આ અક્ષરધામ કોઈ પહોંચે નહીં. કેવળ દયા કરીને જેમ આપણા રાષ્ટ્રપ્રમુખ હોય અને ઇન્ડિયામાં આવે અને ઝૂંપડપટ્ટીમાં જાય ને ચા પીએ, અહીંના રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના દેશમાં આવે અને ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, મહારાજે તો એવું બધું ઘણું બધું કર્યું છે. સામાન્યમાં સામાન્ય એ શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને બધા ગુરુ પરંપરા. સાદામાં સાદા રહેવું એટલે ઘણા લોકોને યોગ થાય. પુણ જોઈએ, પુણ ના હોય તો સામે આવીને ઊભા તો પત્તો ના બને એવી રીતે. એટલે આ આપણે ખૂબ વિચાર કરવા જેવી વાત છે, ક્યાં કીડીને ક્યાં હાથી. ખરેખર આપણે હાથી એક શ્વાસ ફૂંકે ને તો કીડી કાશી જઈને પડે, અથવા તો પગ નીચે આવે તો સેન્ડવિચ આવે. પણ એક હાથી કીડી જેવા થયા અને આપણને જોગ આપે. એટલે આ યાદ રાખવા જોઈએ. આ એક જ વસ્તુ યાદ રહે ને તમે, તમને કેફના ગાળ આવે અને પછી કોઈ કોઈને હાડાબારી ના આવે. ગમે આ દેશકાળ હોય, ગમે હોય, પણ સત્સંગને લીધે કેફ મારે. કારણ જો મહારાજ પોતે જ વાત કરે છે, જેતપુરમાં શ્રી હરિ કે ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત. શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, કોઈ ગરીબનો અપરાધ થઈ જાય મારાથી, થઈ જાય જાણીને ના કરે, કદાચ હડફેટમાં આવી જાય ને કંઈ કોઈ પણ રીતે થઈ જાય. ગરીબનો અપરાધ કદાચ કદાચ થાય તો એવો થાય એવો નથી, પણ કદાચ થઈ જાય. તો મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત કહી. તો બીજાને કેટલું દુઃખ થવું જોઈએ ને, આપણે તો બિંદાસ. કોઈને હાડાબારી નહીં, આમ ફાલ્યા ફૂટ્યા પર કેફ રાખો, પણ આવી રીતે કેફ નહીં. કોઈને ગણવું નહીં, કોઈને પૂછવું નહીં, અને આમ છાતી કાઢીને બધાને ટપલી મારવી એવું નથી. દાસના દાસ રહેવું, એ રીતે દાસના દાસ થઈને આપણે સર્વ બધાથી ઉપર આવું. દાસ થાય તો બધાથી ઉપર આવે. કબીરે કહું, નીચા નીચા ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે

તમે કોઈને ધોલ મારો તો સામે મારે જ. એટલે અભાવ ગુણ લીધો તમે તો અટવાડે એનું ફળ મળે. ભગવાન નથી કરતા, ભગવાન ફળ નથી આપતા, એ ઓટોમેટિક તમે થઈ જાય. અને આમાંથી બહુ ભૂંડું થાય. અને સત્સંગમાં તો શ્રીજી મહારાજે મધ્યના 46માં કહ્યું, આમ 45માં, મધ્યના 45માં, કે સ્વર્ગ ગયા જેવા કર્મ કર્યા હોય, સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, પણ જો એકાંતિક ભક્તનો દ્રોહ થઈ જાય તો આવો નરકમાં પડે. બધા એના પાપ પૂન ભરી જાય અને નરકમાં જાય. અને જો ગમ્યો હોય, ગમ્યો હોય પાપી, પંચમાં પાપી બધું, પણ જો આ સંતનો ગુણ આવે ને તો બધા પાપ ભરી જાય અને પૂર્ણનો ઢગલો થાય અને ધામમાં જાય. એટલે આપણે તો આ બધી જો સવરું પડે ને તો મજા મજા મજા મજા મજા. અને અવરું પડે ને અવગુણમાં પડ્યા, અવગુણ પડ્યા તો ખલાસ થઈ જાય. યોગી આપણે પોતે વાત કરી કે અવગુણ જોવાની બારી હોય, અવગુણ જોવાની બારી હોય તો ના જોવું. એટલે આ હોલ આખો હોય અને કોઈક બારી હોય અને ત્યાંથી ઓલી બાજુ અવગુણ દેખાય તો ના જોવું. આપણે શું કરીએ, બારી તોડી ફોડીને અને બીજા 5ને બોલાવીએ પૂર્ણ કર્મ કરે બીજા 5ને. સત્સંગમાં તો આટલું જો શ્રીજી મહારાજે કહ્યું કે કોઈ અન્ય હોય, અન્ય કોઈ હોય, પણ જો સંતનો અવગુણ ના લે ધામમાં જાય, અવગુણ ના લે એટલે ધામમાં જાય. આવી વાત છે. એટલે એ તો આપણે સત્સંગમાં પેસવા જ ન દેવું. જ્યાં અભાવ ગુણ મમત્વ અહમ ભાવ પેસે ને, છદાન મદાન કહીએ, સારું મંડળ બધું ગમે હોય સ્ટ્રોંગ હોય, છદાન મદાન કહી નાખે. એટલે આપણે એમાં સાવધાન અને બધામાં દીવ ભાવ રાખવો. બાકી એ જ ગુરુ પૂનમ, બધામાં દીવ ભાવ રહે, ગુરુમાં તો ખાસ દીવ. આપણે શું જાય છે, શા માટે અવગુણ લેવું? ભેંસના શિંગડા ભેંસને ભાવે, આપણે શું કારણ માથે? આપણે ભેંસના શિંગડા આપણે માથે લઈએ આવું કહીએ. કારણ જો સીધે સીધું સત્સંગ છે, એક ભગવાન સંતના ગુણ ગાઓ, બીજું કાંઈ જોઈએ નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ અંગત સેવા ના કરતો હોય, નવડાવા ધોડાવા જમાડવા, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ લેતો હોય તેને અમે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. બેઠા બેઠા એક ઇંચ ખસવાનું નહીં, બોલા નવડાવા ધોળાવામાં તો બધું ક્રિયા કરી, બેઠો બેઠો બેઠા બેઠા અબજોની કમાણી કરે. બોલા એવું છે. પણ આ જીવને યોગી આપણે લખ્યું, જીવને હને પાત ના વારે, એને કોઈનો અવગુણ લે તો જ એને પછી ખાવાનું આવું છે. અને એ માર્ગ છોડી દેવું. ગરીબનો અપરાધ કદાચ મારથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત? એક તો બીજાના કટુ વચન સહન કરીને ચાલતો એવો ભગવાનનો ભક્ત હોય.

બીજો એ કે જેનો દેહ પરવશ હોય, ત્રીજો અતિ બાળક હોય, અને ચોથો જે અતિ વૃદ્ધ હોય, તે ચારેને ગરીબ જાણવા. ગરીબ કોને જાણવા? બોલા પૈસા માગે ગરીબ નહીં, એક તો બીજાના કટુ વચન સહન કરે, કડવા વચનો સહન કરે એવો એક હરિભક્ત હોય, અને બીજો એ કે જેનો દેહ પરોશ હોય, વૃદ્ધ હોય, દેહ પરોશ હોય અને ક્રિયા જાતે કરી ના શકતો હોય, ત્રીજો અતિ બાળક હોય. હા, ગઈકાલે આવ્યા હતા બધા શિશુઓ બધા, એ બધા અતિ બાળક હોય, અને ચોથો જે અતિ વૃદ્ધ હોય, જે કાંઈ ના કહી શકે, શિથિલ હોય, પોતાની ક્રિયા ના કહી શકે, એ અતિ વૃદ્ધ હોય, તે ચારેને ગરીબ જાણવા. તો આપણા સારા હરિભક્તો હોય, દાન ધર્માદો કરતા હોય, એનો અવગુણ શા માટે લેવો? જો આ મહારાજે, શ્રીજી મહારાજે કહું, કોઈ સંતનો, કોઈ હરિભક્તનો કોઈ કાંઈક અવગુણ લે તો મહારાજ એના ઉપર ખીજાઈ જાય, અનાદર કરે અને સામું ના જોઈએ. કોઈ સંતનો, કોઈ હરિભક્તનો અવગુણ લે, આટલું બધું મહારાજ કરે છે, મારાનો કોપ આટલો બધો થાય, તે રસ્તે જવું જ નહીં. જે થવું હોય થાય, આપણે સત્સંગમાં આપણને લાગે કે બગડે છે, આમ છે, તેમ એ બધું એની એની વ્યવસ્થા છે. આપણને લાગે કોઈનું કંઈક જોયું આપણે અને સત્સંગનો બગાડો થતો હોય, એવું પર્સનલ નહીં તમારું, પણ સત્સંગનો બગાડ થતો હોય તો આપણા જે મુખ્ય હોય એને કહી દેવા, પછી એ પગલાં ભરે કે ના ભરે એ નહીં જોવાનું, આપણી ફરજ પૂરી. એટલે આવી રીતે અભાવગણી વાત છે. આજે ગુરુ પૂનમ છે, ગુરુ પૂનમ એટલે ગુરુને રાજી કરવા, ગુરુ જે રીતે રાજી થાય એ રીતે કરવા. અને આપણે આજુ કાદો ઉછારીએ, જો પ્રહલાદજી છે ને, પ્રહલાદજી અગ્નિમાં ભર્યા નહીં અને નીકળ્યા, અને ફોઈ ભરી ગઈ, ફોઈનું વરદાન હતું કે ભરે નહીં, એ ભરી ગઈ, અને પ્રહલાદજી વિજયી નીકળ્યા. પછી બીજા એ લોકોએ રંગ ઉડાડ્યો, જે પ્રહલાદજીના પક્ષમાં હતા, જીત થઈ એને રંગ ઉડાડ્યો, અને જે અસુર હતા એ કાદવ ઉછાળ્યો, અસુરો કાદવ ઉછાળ્યો રંગને બદલે. તો જે અને અમે તો જોયું છે, કાદવ ઉછાળ્યો, રંગે ઉછાળ્યો, બે કરે સમજ્યા કર્યા વગર બધું કરે, પણ એ અસુરનો પક્ષ છે કાદવ ઉછાળો. એટલે આપણે કાદવ ઉછાળો નહીં, આ સત્સંગનો પક્ષ રાખી. સત્સંગ મારે તો કેટલું બધું કહ્યું છે પક્ષ માટે. એટલે ટૂંકમાં મહારાજ પોઝિટિવ બધી વાત કરવા માગે છે. શ્રીજી મહારાજ અહીં નો નેગેટિવિટી, અહીં કોઈ રીતે આપણે બહુ દયારૂ છીએ, બીજાનો મોક્ષને આપણે પડી હોય, આપણા મોક્ષને જે થાય હોય, પણ બીજાનો મોક્ષ થાય એટલા માટે અવગુણ લઈએ, આ કરીએ તે કરીએ બધું થાય. એટલા બસ સીધે સીધો માર્ગ છે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ, એ ગુરુ પૂજન. આપણે આટલા બધાને ગુરુ પૂજન ક્યાં કરવા જઈએ? એટલે નિર્દોષ બુદ્ધિ રાખી
ਜਿਹਾ ਬੈਠਾ ਹੋਇਆ ਤਾਂ ਅਸੀਂ ਗੁਰੂ ਪੂਜਨ ਸੀ

श्री स्वामी नारायण भगवान जय। वचनामृत लोयानुसोरमू वासना कुंठित निर्मूल थयानु स्वामी नारायण हरे। संवत 877 नाम अक्षरवधी 14 ने दिवस संध्या आरती थया केड़े શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોરો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોરે ફેંટે કરીને બોકાની વારી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમણ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। महाराज पूर्ण सज्ज छे टंडी टंडी नो मुकाबलो करवा माटे। अहींया भोकानी वार गई आने बधी गरम शाल गरम पोषनी राती डगली पहेरी हती तथा माथे धोरो फेंटो बांध्यो हतो अने बधुं ठंडी नो मुकाबलो करवा माटे महाराज તૈયાર છે અને પછી સંતોનો મુકાબલો કરવા માટે તૈયાર છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમણ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો। અંદરો અંદર પ્રશ્ન ઉત્તર કરવાનું કહ્યું અને પછી મહારાજને ઠીક લાગે ત્યાં પોતે વાત કરે। જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના સા લક્ષણ છે। જો આપણે ભગવાનનું ભજન કેવી રીતે કરવું, મહારાજે કહ્યું કે આપણે વાસના નિર્મૂળ થઈને અને આપણે ભજન કરવી તો જ મજા આવે। જરાક વાસના હોય તો તમને ઓલી મચ્છર પેસી ગયું હોય ને મચ્છરદાનીમાં, એક જ મચ્છર પેઠો હોય તમને સુખ આપે। એટલે એવી રીતે જરાક વાસના રહી ગઈ હોય જરાક પણ સુખ ના આવે, અને જરાક વાસના રહી પછી દેહભાવ કહેવાય। દેહભાવમાં નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરું એટલે સંપૂર્ણ દેહભાવથી પર થઈને આ ભજન કરું એની વાત છે। કેમ કે ભગવાનમાં જે વૃત્તિ રાખી એમાં જરાક પણ વૃત્તિ તૂટે। મૂળ શું છે મહારાજનો કે કેવા ભગવાન, હવે એમાં અખંડ વૃત્તિ રાખવી ઘટે, તમને અબજ રૂપિયા મળ્યા હોય અને તે વખતે આપણે ઘાસ ખોદવા માટે પ્રયત્ન કરીએ, વિચારે ના આવે તેમ ભગવાન મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા છે, બીજો વિચાર જ ના હોવો જોઈએ, બીજો વિચાર। એટલા માટે મહારાજ વાત કરે છે કે આપણી તૈયારી આવી જોઈએ, અતિ નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરવું એટલે નિરાતે એમાં કોઈ પ્રશ્ન થાય નહીં। એટલે એમાં મહારાજ કહો કે ત્રણ વસ્તુ છે, જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને ના થઈ હોય એના લક્ષણ ની વાત કરી મારે, અને પછી નિર્મૂળ થઈ ગઈ હોય જળ રહે જ નહીં, એ ત્રણ ભેદ મારા જે એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ, પોતે જ પ્રશ્ન પૂછે છે કે જેને વાસના કુંઠિત થઈ હોય ના થઈ હોય અને જેને નિર્મૂળ થઈ હોય
એ ત્રણના લક્ષણ મહારાજ પોતે જ મહારાજ વાત કરે છે કે બીજા કોણ કરે હવે આવી ટોપ લેવલની પીએચડીની વાત બીજા કોણ કરે. પણ આ વાત તો આપણે સમજવા જેવી છે કે જ્યાં ત્યાં ચોંટી રહીએ એ તો આવો નકામું કહે. એટલે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે સત્સંગ સંબંધી જ બધા વિચારો આવવા જોઈએ, ભલે બીજા વિચારો આવી જાય. એટલે મહારાજ આપણે અતિ કસણીમાં મૂકે છે અને સારનુસાર કાઢીને આપે છે મહારાજ. પછી મુક્તાન સાહેબ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. તે શ્રીજી મહારાજ બોલ્યાજી, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તો પાછી વિચારે કંઈ પણ નિશ્ચય નહીં. આપણા વિષય પંચ વિષય છે એમાં વૃત્તિ ચોંટી જાય, જેને વાસના કુંઠિત ના થઈ હોય એટલે એને તો વિષયમાં જે વૃત્તિઓ ખોંચી જાય તો પાછી નીકળે જ નહીં ગમે એવું કરે. જેની વાસના કુંઠિત ના થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કંઈ પણ નિસરે નહીં. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. એટલે એ વિચારીને સમજીને એને બધું એટલી બધી સમજણ થઈ હોય, એટલું બધું જ્ઞાન થઈ હોય એટલે વિષયમાં વૃત્તિઓ ખૂંચે નહીં, પેસે જ નહીં. વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. તત્કાળ એટલે એકદમ આંધળો થઈને પડે અંદર એવી રીતે નહીં, પણ વિચારે કંઈ પછી વિચાર કરતાં કરતાં પછી વિષયમાં માલ વધારે મનાય અને ભગવાનમાં ઓછું માન મનાય તો વિષયમાં ખૂંચી જાય વૃત્તિ. અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય, કદાચિત એમ આડેધડ આમ હેડલોંગ એટલે એમાં પ્રવેશે નહીં, પણ કદાચિત કે સંભવ છે, હજુ નિરાશ્રિત થયો નથી એટલે સંભવ છે કે વિષયમાં વૃત્તિ ખૂંચી જાય ને તે વૃત્તિને પાછી વારે તો તરત પાછી વરે પણ વિષયમાં આશક્ત થાય નહીં. એટલે એકદમ તો પહેલાં તો વિષયમાં ખૂંચે નહીં, એકદમ બહુ ટાઈમ લાગે. અને કદાચિત એક હંમેશ માટે નહીં, કદાચિત એટલે ભૂલે ચૂકે કદાચ પેસી ગઈ હોય તો પાછી વારે તો તરત પાછી વરી જાય. ગુણાત્યાન સાહેબ વાત કરી કે વિષયનો જોગ થાય તે વખતે બકરાડી પેઠે બીવું અને વિષયનો જોગ થઈ જાય તો સિંહ થવું, પછી ત્યાં ગેંગે ફેંપે ના કરવું. તો આ મારા જે બધી સરખી જ ગુણાત્યાન સાહેબ સિંહજી માં આ બધી એક જ વાત કરે છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, જેને વાસના નિર્મૂળ થઈ ગઈ જળ મૂળથી નીકળી ગઈ હોય એના સ લક્ષણ છે. જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેટે વિશેનો ભાવ વર્તે. આપણે જાગ્રતમાં કેવી રીતે જેને તેને જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે સુષુપ્તિમાં
ઘોર ઊંઘ આવે, એકદમ ક્લોરોફોર્મ સુંઘાડી હોય ને અને જેવી રીતે ચતો પાઠ પડે એવી રીતે. તો એ જાગ્રતમાં પણ, ઊંઘમાં નહીં, જાગ્રત બધાને જુએ છે, કરે છે, વિષયને જુએ છે, વિષયને સારી પેઠે જુએ છે, બધું તો એ વૃત્તિ એમાં જાય નહીં. તો એમાં જ કંઈ નિર્મૂળ થયું કહેવાય. ત્યારે ગોપાલ સાહેબ પૂછ્યું છે, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? ગોપાલ સાહેબ વળી પૂછ્યું કે વાસના કુંઠિત તો હોય એટલે એકદમ તરત પ્રવેશ કરે નહીં એવું તો હોય નથી, તો પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? એટલે મૂળિયા ઝાટક કાઢીને કારણની વાત છે. તો એ કેમ થતું નથી ભાઈ, કે કારણ શું છે? મહારાજને પ્રશ્ન પૂછ્યો, ગોપાલ સ્વામી પૂછ્યો. તો શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવો જે જ્ઞાન, આત્મ દેહ ને આત્મા નોખા સ્પષ્ટપણે નોખા હોય, આ દેહ છે ને આત્મા છે એવું દેખાય. તો શ્રીજમાં જ બોલે, એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવો જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર, તેના વિશે અનાશક્તિરૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિ રૂપ જે ધર્મ તથા મહાત્મ સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચારના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે, અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એટલે આ તો બહુ મોટો પ્રશ્ન છે, આપણે ક્યારે આવું થશે એ પ્રશ્ન છે, પણ થશે. ભગવાન મળ્યા છે અને ભગવાનના વૃત્તિ આપણે રહ્યા કરે, ભગવાન સિવાય બીજું કાંઈ આપણે ખપે નહીં એવું એ દાન થાય તો ધીમે ધીમે બધું આવશે. હવે મારે તે કહ્યું, એક તો આત્મનિષ્ઠા એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય જે પદાર્થ માત્ર, પ્રકૃતિના કાર્ય અનંતકોટી બ્રહ્માંડમાં એવા બધા પદાર્થ માત્ર માયિક છે, એ માયાના ગુણયુક્ત છે અને એમાં કોઈ સાર નથી, નાશન છે, તુચ્છ છે, એવું ઉપમા આપવામાં આવે છે. એટલે સારી પેટે જાણે, ઉપર ઉપરથી નહીં કે તુચ્છ છે, આમ છે, આમ છે, એવું નહીં, સારી પેટે સમજીને એમાં એનો વિચાર કર્યો હોય કે આ રીતે આ પદાર્થમાં આ ખામી છે, આ છે, આ છે, બધું ઇન એન્ડ આઉટ બધું કરે, તો એવું જે જ્ઞાન હોય હવે આત્મનિષ્ઠા રૂપે એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્યવાળી જે પદાર્થ માત્ર, તેને વિશે અનાશક્તિરૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ સહિત જે ભગવાનની ભક્તિ, એ ચારના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. ના થાય એવું કંઈ નથી, પણ એમાં કસવું પડે, અંતરદૃષ્ટિ ખૂબ કરવી પડે અને વિશ્લેષણ કરવું પડે કે આ દેવલોકનું સુખ આટલું છે, બ્રહ્મલોકનું સુખ આટલું છે, ઇન્દ્રનું સુખ આટલું છે, એ બધું માપ કાઢીને બેઠો હોય પછી તો એને આના કરતાં આ પદાર્થ મોટું છે, આ કરતાં એવું દેખાય એને, તો પછી એમાંથી વૃત્તિ ટળે. અનાશરૂપે જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ, એ ધર્મ તો આવે કે
બ્રહ્મચર્યનું પાલન ના હોય તો એ દેહભાવ છે, દેહભાવ છે. તથા મહાત્મ સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાના જમે સંપૂર્ણ હોય તેને વાસના નિર્ગુણ થઈ જાય છે. અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એ ચારમાં ન્યૂનતા જરાક પણ ઓછું હોય તે એ લટકતું રહે. અહીં તો 100% માર્ક જોઈએ, એક પણ ઓછું હોય, 0.0001 હોય તો એ ના ચાલે. 100% માર્ક પૂરા હોય તો જ ભગવાનના ધામમાં પેસારો થાય. પછી શ્રીજીમાં જ બોલ્યા, જે લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ, જે મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે? આનંદ સાધન એટલે અમે તો બધું જ આવી જાય, જેટલા બધા સાધન કયા છે અને લોકો કરેલા છે અને આનંદ સાધન પણ કર્યા છે, પણ મહારાજે કહે કે એવું નહીં, મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેને કહીને સર્વે દોષ ચડી જાય, તેમાં સર્વે ગુણ આવે? બધા તો ઘણા બધા ક્યાં પહોંચ્યું, ક્યાં કયું આ સાધન કહે તો આ રહી જાય, આ રહી કહે આ રહી જાય. એટલે પણ મહારાજે એવું કયું સાધન છે, એક સાધન કે જેમાં બધું આવી જાય, આ બધા સાર આવી જાય. તે પ્રશ્ન ઉત્તર પરમશ વતે થયો નહીં, પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે. ભગવાનનું મહાત્મા જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે મદભયાત વાતે વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મા સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. એટલે મહિમાની વાત છે, ભગવાનનો મહિમા ટૂંકમાં આવી રીતે જે જણાય. અને એક ભગવાન સિવાય બીજા કોઈ બધું ગૌણ થઈ જાય, એક ભગવાનનું મહાત્મા સર્વેથી ઉપર થઈ જાય તો મહારાજે કહું એ ભગવાન જેને ભક્તિ જેને હોય તેને દોષ માત્ર ટળી જાય, અને તેને જ્ઞાન વૈરાગ ધર્મ એ ના હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે. એટલે મહારાજે વાત કરી કે જે ઓલા મહિમા હોય, ખરેખરો મહિમા હોય તો બધા દોષ ટળી જાય, અને ઉપરથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ના હોય એ પણ આવે, તે એવું બધું સાધન મહારાજે વાત કરી છે. સહજાનંદ સ્વામી મહારાજે આવતીકાલે પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 59 પરમ કલ્યાણ. સ્વામિનારાયણ હરે. સંવત 1881 શ્રાવણ સુધી દ્વાદશીનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વેદ આપણે ક્યાં ભણવા ગયા હતા, અને કદાચ ભણવું હોય સમય નથી એમ, પણ શ્રીજીમાં સંક્ષિપ્તમાં કહેશે એનું સાર. ચાર વેદ, પુરાણ, હવે 18 પુરાણ છે, આમ ગંજાવર, ઇતિહાસ
આ બધામાં મહારાજ કહે છે કે આટલી જ વાત છે બધાનું સાર કહીને, કે ચાર વેદ, 18 પુરાણ અને ઇતિહાસ એ શરીરમાં એ જ વાર્તા છે, ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે જે આપણને મળ્યા છે સર્વોપરી ભગવાન હવે અને સંત મહારાજ અને ગુણાતીતાન સ્વામી એ મળ્યા છે અને સત્પુરુષ એમના એ ભગવાન સંત મળ્યા છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. હવે આવડા બેઠા છે, હવે અહીંયા બીજા દેવો આવે ગણપતિને બધું, ગણપતિની તો વચ્ચે વાત ઉપડી દૂધ પી જતા હતા તો આખી દુનિયામાં હાહાકાર થઈ ગયો, અને આ દૂધ પીએ તો એવું છે. એટલે પરોક્ષમાં પ્રતિતિ વધારે હોય. યોગી આબા કહેતા ઢૂંકડું અને વેગડું, વેગડું એટલે છેટે અને ઢૂંકડું એટલે પાસે. તો જે ઢૂંકડું એમાં જે પર્વત દૂરથી રળિયામણ પાસે જઈએ તો પથરા ઢેફાને બધું દેખાય અને દૂરથી સરસ લાગે એમ સંતો મહારાજ કહે કે તે ભગવાન અને જે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ પણ અધિક છે. હવે આ ઘેડ બેસી જાય ને તો કામ થઈ જાય, પણ આપણે વાંચીએ ખરા વચનાવત વાંચીએ ભાઈ બાયપાસ કરી દઈએ બધું ગડબડ સડબડ, પણ એનો મર્મને સમજતા નથી. એ મર્મ સમજાય તો ખૂબ મજા આવે, આનંદ આઠે પોર આનંદ રે અને ટળે નહીં. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ પણ દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ, આપણને પ્રાપ્તિ થઈ છે એ વિસરી ના જવું જોઈએ, પકડી રાખવું, સો એવું નહીં આમ આમ હા, પણ સમજવા જેવી વાત છે. તમે વેપાર ધંધો એમાં બધામાં ઊંડું જ્ઞાન હોય છે, સમજીએ છીએ, પણ આ બાબતમાં બરાબર બરાબર બરાબર એવું કરીએ જીપું જીપું. ને ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. કલ્યાણની બાબતમાં બીજું વ્યવહાર વ્યવહાર બધું એ તો અનંત જન્મથી કરતા રહ્યા છે, એનું એ જ કોઈ નવું નથી કંઈ. પણ આ જે આ નવી વાત છે તો જે મહારાજે વાત કરી તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. તો એ કરવું શું? મહારાજ કહે છે એ જ પરમ કલ્યાણ છે. કલ્યાણ નહીં પરમ કલ્યાણ એટલે મોક્ષ. કલ્યાણ તો બધા નિષ્કુંજભાઈ કીર્તનમાં ગાવ્યું છે કે થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ. જો હવે એ તો કલ્યાણની વાત તો આપણે ગાયનું પૂળો ઘાસનું પૂળો આપ્યું તો એ કલ્યાણ, એ કલ્યાણ અને ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ કલ્યાણ. પણ મહારાજ કહે તો પરમ કલ્યાણ,
પરંતુ જેથી ઉપર કોઈ કલ્યાણ નથી એની વાત કરે છે. એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુનવારાને મળે છે, પણ થોડા પુનવાર મળતી નથી. થોડુંક ખૂટે ને તો ખપે નહીં, એ તો બીજા બધામાં વેપાર ધંધામાં થોડુંક ખૂટે તો ચલાવી લે આપણે, ચાલો વાંધો નહીં, બે પૈસા ઓછા. પણ અહીંયા મારે કે ચાલે એવું નથી જ. તો પરમ કલ્યાણ મોટા પુનવાર મળે છે, પણ થોડા પુનવારાને મળતી નથી. એક જરાક ઓછું પણ હોય ને તો આ સેવા મળે નહીં, ભગવાનના સંતની સેવા ના મળે. હવે કરવું શું? માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, હેત, આ હેતથી જ બધું કામ થાય. યોગીઓ પણ કહેતા પહેલાં હેત કરવું, પછી તમારું સિદ્ધાંત હોય બધું પછી મૂકવી, નહીં તો એને બમ્પર જ જાય, કંઈ અડે જ નહીં, આમ જતું રહે. પણ પહેલાં હેત કરે એને રસ જાગે, અરસ પર તો હેત કરે. અને અમે બધા સાધુ થયા પહેલાં યોગી જવાન વખતમાં, હેતથી જ. બીજું કોઈ જ્ઞાન ધ્યાન કાંઈ નહોતું, કોઈ સાધન નહોતા, પણ હેત એમને હેત કર્યું, એવું હેત કર્યું ને કંઈ ભૂલાય નહીં. આપણે ગમે એટલા વર્ષો થાય છે એ હેત પ્રીત ભૂલાય નહીં, એવું હેત કર્યું પ્રમુખ સાહેબ, એવું હેત કર્યું. તો એને લીધે આપણે સત્સંગ જામે છે, નહીં તો હેત વિના કાંઈ ના થાય, બધું તો બધું કોરું કોરું થઈ જાય. તો આપણે બધા હેતે કરીને, તો એ જ મહારાજ એ જ વાત કરે છે. માટે ભગવાનના સંત સાથે એવું હેત રાખવું. કેવું હેત રાખવું? જેવું સ્ત્રી ઉપર હેત છે, જે પુરુષ હોય પરણ્યા હોય તે સ્ત્રી ઉપર પહેલાં, આજે તો વાત બધી કથળી ગઈ છે, પહેલાં તો સ્ત્રી ઉપર જે હેત હોય એવું કોઈ ઉપર ના હોય. પછી બીજા નંબરે પુત્ર ઉપર, જો પુત્ર ઉપર હોય તો હોય. કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. બસ આટલા ભગવાનને સંત સાથે હેત રાખે એમાંથી જ બધું થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય ત્યાં સુધી. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિ હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય, તો બધાને અનુભવ હશે. અને કેવા વિચિત્ર સ્વભાવવાળા અને કેવું બધું, કોઈ બે રીતે મેળ ન ખાય. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિ હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય, તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. આવે છે અવગુણ? કોઈ રીતે અવગુણ આવે નહીં. આમ તેમ સમાધાન કરી લઈએ પણ ગાડું ચાલે, પણ કોઈ રીતે અટકે નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો સર્વે રૂળે ગુણે કંઈ યુક્ત હોય. આ ભગવાન ભક્ત એને શું પ્રશ્ન, શું સ્વાર્થ છે તમારી પાસે? એ તો તમારું હિત જ ઈચ્છે છે. પણ જો તેને લગારે કઠણ વચન કહ્યું હોય, કઠણ વચન એ તમારા હિતમાં કહ્યું હોય, એ કંઈ તમને સત્સંગમાં આવવાનું કે જે એકવાર એક હરિભક્ત હતા આણંદમાં, અને એક હરિભક્ત હતા, એક એક સંતે કહ્યું કે સ્વામી તમે શું કરીએ તમે રાજી થાઓ. હરિભક્તને પૂછે તો કે ભૈસાબા કથા વાર્તા મૂકી દો તો હું રાજી થાઉં. એના માટે તો બધું કરીએ છીએ, તો જે એ મૂકે તો
એટલે એવા કઠણ વચન કે કથામાં આવો, સત્સંગ કરો, આ બધું નિયમ ધર્મ પાળો, પણ આપણે કઠણ લાગે, કડવા લાગે આ વચન, મને કે શું કરે છે, એવું બધી વાત કરે છે. તો જે એક કઠણ વચન, આવા કઠણ વચન હોય, બીજા કંઈ ના હોય, કંઈ દસ મણ ભાર ઉપાડવાનું કહે નહીં, જંગલમાં જવાનું કહે નહીં, તપ કરવાનું કહે નહીં, પણ આ જે પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આટી જીવે ત્યાં સુધી મૂકે નહીં, આ બધું બગડી ગયું. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું હેત પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર હેત કહેવાય જ નહીં, કહેવાય જ નહીં. સગાવાલામાં કઠ એક ગમે વચન કહે તો ખોટું લાગતું નથી, અને સંતે જરાક વચન એવું કહ્યું હોય જીવે ત્યાં સુધી આટી મૂકે નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કહેવાય મોટો છે, તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થઈ. હવે ધારો કે હેત પ્રીત હોય પણ એ શંકા રહે કે આ બધું કહેવામાં આવે છે બધું એવું જ ખરેખર એવું છે, મારું કલ્યાણ થશે કે નહીં થાય, એ શંકા રહે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે, મારા જ કહે છે એનું કારણ શું છે. તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી. એ પૂર્વે કોઈ દિવસ ભગવાનને સંત મળ્યા જ નથી, એનું કારણ આ છે. ને તેમની સેવા પણ તેણે કરી નથી, મળ્યા જ નથી, કોઈ સેવા ક્યાંથી કરવાની હોય. તો એ જીવને પૂર્વ જન્મ વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, તેમની સેવા પણ તેણે કરી નથી. તેને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. એ બાઉન્ડ્રી લાઈન ઉપર છે, આગલા જન્મે ઠેલ માર્યો. અને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તો તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. મોટી પ્રાપ્તિ આમાં બધું આવી ગયું, ભગવાનના સંતમાં હેત પીત રહે, પણ તમારા સગાવાલા કરતાં એવી હેત પ્રીત રહેતી નથી ભગવાન સંતમાં. કેમ કે પારકું ચડાય, બે જુદા પડે, એવું બધું હોય મનમાં, એવું હેત પ્રીત ઓતપ્રોત થઈ જવું ભગવાન સંતના પાસે. તથા તેમની સેવા પણ તેની કરી હશે, તેણે તો આ જન્મમાં કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં, અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. એટલે ઓતપ્રોત થઈ ગયા. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં, તે કોઈકને વચને કંઈ ન મટે એમાં શું કહેવું, પોતા એવું નક્કી કહી નાખ્યું છે ભગવાન સંત એ જ પરમ કલ્યાણકારી છે એવું નક્કી કહેવાય તો બીજે કોઈના વચનથી પણ ડગમગે નહીં, ધળ રહે. અને તો જો પોતાનું મન ડગમગાટ કરાય તો પણ ડગમગાટ થાય નહીં, મન તો બહુ ચંચળ છે. એ તો કેટલી એક મિનિટમાં કેટલી શંકા કુશંકા કરી નાખે, પણ જે ભગવાને ભગવાનના સંતને સાથે એવું હેત છે એ ગમે હોય એનું મનનું પણ ચાલે નહીં, એવી દ્રઢતા, ઊંડી દ્રઢતા થઈ ગઈ. એ દ્રઢતા હોય તો જાણવું કે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે,
એટલે ઓલા જેને શંકા રહે કે આ જન્મે મારું કલ્યાણ થશે કે નહીં થાય, એનું કારણ મહારાજે કહ્યું કે એને પૂર્વનો પૂરો જોગ થયો નથી, સંતો ભગવાન સંતો જોગ થયો નથી અને એની સેવા પણ ક્યાંથી કરતા, જોગ જ ન થયો. અને જેને આ દ્રષ્ટા હોય તો મારું કલ્યાણ થઈ ગયું છે એના શંકા રહે નહીં અને આનંદ કરે, તે એને તો પૂરો ભગવાન સંતનો જોગ છે જ હતો જ, એની સેવા પણ તેને કરી છે એટલે એનું પરિણામ આ જન્મે દેખાય છે. એટલે એ રીતે મહારાજે વાત કરી. તો આપણે બધાને એવી દ્રઢતા થઈ છે કે આપણે ભગવાન સંત મળ્યા, શાસ્ત્રીમાં યોગી પ્રમુખસ્વામી મળ્યા, એટલે આપણે તો જ્ઞાન થઈ ગયા, પરમ કલ્યાણ થઈ ગયું, એ આપણી દ્રઢતા છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યાહનો 59 વર્ષના થયો.

श्री स्वामीनारायण भगवान जय। एक खानगी बात करूं, योगी आप कहता जाहिर में खानगी, पहला में पहली आवाज से वनमाड़ी दास आप कीर्तन बोलिया, ए हमा जन्म मरण आयो गर्भवास आयो अने कागनी गति ए बधी वात आई, ए आपणा माटे नथी। जे अन्य सत्संगी ना होय एना माटे અને કાચો પોચો હરિભગત હોય એના માટે અને કાચો હરિભગત હોય એના માટે આ વાત છે। આપણા માટે તો યોગી આપણે વાત કરી, આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ। મારી વાત નહીં, કેવા ભગવાનને કેવા સંત મળ્યા, અપરંપાર એમનો મહિમા છે। મહારાજ પોતે કહે છે હું મારા મહિમાની વાત કરવા બેસું તો પાર આવે નહીં, તો બીજા શું પાર। એવા ભગવાનને એવા સંત મળ્યા છે, જબરદસ્ત પ્રાપ્તિ છે। એટલે આ તો તંગરવાસને આ ને એ તો તમારા સંગે બીજાનો ગર્ભવાસ મટી જાય। પણ વાત સાચી છે, આપણે વનમાળીદાસ વાત કરી છે એ આપણે છકી ના જઈએ એટલા માટે, એ તો બધું બધાનું કલ્યાણ કરતા ફરીએ। એક યુવક હતો ને યોગી આપવાના વખતમાં, સિનેમા જોઈ આવ્યો યોગી આપવાના વખત, પછી અમને બધી વાત કરી કે મારા દર્શને બીજાનું કલ્યાણ થાય એટલે ગયો હતો। બીજી જગ્યા નથી, રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન ત્યાં ક્યાં ગયો, એટલે આવ્યું। ધર્મ નિયમ ના પાડી, બધું ગડબડસડ બહુ થઈ। મારા જે મહિમા તો મારા જ પોતે કહે છે, આ બધા મનુષ્ય નથી, આ બધા મનુષ્ય નથી, સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા। પછી મારે કે હું જીભ ઝાલીને વાત કરું છું, દેખે છે એવું તો કહી શકતા નથી, પણ વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે, એટલે આ કોઈ મનુષ્ય નથી એવી વાત કરીએ તો વિમુખ હોય એને તલ જેટલી વાત કરી તો એને તો મેરું જેટલું લાગે, એટલે એ વાત મહારાજ પોતે જ નથી કરતા, આપણા મહિમાની વાત બ્રેક મારે છે કે બીજાને બધું ગડબડસડ બહુ થઈ જાય અને જે આવતો હોય સત્સંગમાં એ મટી જાય આવા એવી વાત કરે, એટલે આપણે ધર્મ નિયમમાં રહેવું, છકી ના જવું, અને એ મહારાજની આજ્ઞા છે, મારી આજ્ઞા છે, એટલે આપણે બધી વાત પાલન કરાય। પણ મૂળ તો ભગવાનને સંત એવા મળ્યા છે, અનંત અનંત જન્મે ક્યારે મળ્યા નથી, અને આ મળ્યા એટલે એનો કેફ બળ રાખું આ પ્રાપ્તિની। શ્રીજી મહારાજ જાપટસ બહુ કેફ છે, મહારાજે કહ્યું જિંજાવદરમાં અલર્ક નૃપને શ્રી વાત કરતા કહ્યું, અલર્ક એટલે અલૈયા ખાચર, અલૈયા ખાચર મારા એ વિમુખ થવા
થવાના હતા એના 3 વર્ષથી પહેલાંથી મારા જ રોજ વાત કરે એ માન માટે, અને પણ છતી ના રહ્યા એટલે માનને કારણે વિમુખ થયા. તો મહારાજ એ વાત કહે ચિંજાવદરમાં અલર્ક નૃપને સીધી વાત કરતા કહું, માન બધા કામ બગાડી નાખે છે. જે વસ્તુ આપણું કામ બગાડે રાખવી, પણ ખબર નથી પડતી કે માન તો કામ બગાડે છે એને પંપાવીને રાખીએ. કામ બગાડી નાખી ખબર પડતી નથી. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ, સત્સંગ તો કરીએ જ છે, પણ યથાર્થ સ્વરૂપમાં નહીં. બધી તું બી આ જાઓ, તું બી આ જાઓ, 25,000 આવી જાઓ, ખાનપાન આવી જાઓ, એ બધું ગડબડ સડબડ. સત્સંગ બરાબર કરે ને, ખાવા પીવાનું તો છે જ. ખાય તો યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજે શાસ્ત્રી મહારાજે ખાતા જમતા, પણ એનું જમવાનું જુદું. એ જમે પણ સ્મૃતિ સહિત સત્સંગમય સત્સંગનું કેફ રાખીને બધું કરે. એટલે આપણે ઝાપટીએ છે. એક કોરિયો 3 વખત ફેરવે. યોગી આપા 4 મમરાના દાણા, અને એટલું બધું ચાવે ને કે જેમ મોટો ખોબો ભરાવી લે. 4 જ દાણા હોય મમરાના. એટલે આ મોટા પુરુષ એ જમે છે, કરે છે બધું. બધી ક્રિયા આપણા જે જ કરે છે, પણ એમાં ફેર છે. એક સરખી માનતા નહીં, નહીં તો આપણને નુકસાન થાય. સત્સંગ કર્યાના માન ટળવું અશક્ય છે. એટલે જેવું જોઈએ એવો સત્સંગ કરતા નથી, અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. બધી અજ્ઞાન એ જ માનનું મૂળ છે. એટલે જેટલું માન આપણામાં હોય એટલું અજ્ઞાન. એ માન ઇટસેલ્ફ માન છે ને, એ બધું કામ બધા કામ આવે, પણ માનનું મૂળ અજ્ઞાન છે. એટલે અંધકાર છે. એટલે હવે અંધકારમાંથી શું તેજ નીકળે? અંધકારમાં તેજ ક્યાંથી નીકળવાનું છે? મહારાજે વાત કરી છે, સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠિન છે. સાવ સાચી વાત છે. સ્થૂળ માન, પછી સૂક્ષ્મ માન, પછી માનનું માન, એ બધું લાઈન બધી ચાલે. એટલે ગમે કરે માન રહી જ જાય. મારે કે માન એ તો ખરેખરો સત્સંગ કરે તો માનનું બીજ નીકળી જાય. માનનું કોઈ ખંડન કરે, અલૈયા ખર્ચાને આવું જ થયું છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય, તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ હોય, અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. હવે અલ્યા ખાચર 2000ને સત્સંગ કરાયેલો, આપણે કેટલાને કરાવે છે? 2000 એટલે કેટલો નિશ્ચય હશે, કેટલી બધી વાત હશે. અને 2000 પણ પાછા પડ્યા, અને 4000 ને પાછા પડ્યા. એટલે
ગઢડાની સીમમાં જ બેસી રહે અને એમના જ જે જેને સત્સંગ કરાવે છે એ આવતા હોય. ક્યાં જાઓ છો? શું ક્યાં જાઓ છો? મારના દર્શન એ ભાઈઓ છે, નય ભગવાન આવા કરીને કેટલા પાછા જો મહારાજે વાત કરી સાવ સાચી છે. આપણને ગેરંટી નહીં, પ્રાર્થના જ કરી ભગવાનને. હજુ ભલે જીવતી વાત નથી ખરેખર. અને મારા જિંજાવદરમાં જ્યાં મહારાજ ખાડે ગયા હતા, ટોયલેટ ગયા હતા, ત્યાં ઓટો કર્યો છે, અમે જોયું છે. કેટલો દીવ ભાવ હશે, કેટલું બધું હશે, પણ બધું માનને કારણે બધું કચરો થઈ. અને શ્રીજીમાં સારંગપુરના 13મા વાત કરી કેવો હોય એને નિશ્ચય છે કે નહીં. મેં કહે નિશ્ચય દેખાય છે, નિશ્ચય 2000ની સત્સંગ કરે પણ નિશ્ચય જેવો દેખાય. આ સત્સંગ છે ને બહુ હાટી ઘૂટી આવે છે. જો પાર પડી ગયા તો પડી ગયા, નહીં તો. એટલે રોજ મહારાજને પ્રાર્થના કરી, અભાવ ગુણ ના આવે, માન ના આવે, આવી પ્રાર્થના કરતા રહે ગદગદ કંઠે. એક મિનિટ બે મિનિટનું કામ છે, પણ એ રીતે પ્રાર્થના કરી એ મુરિયા નાખે અંદર. આ પ્રાર્થના મુરિયા નાખે, ઓલા મુરિયા તો છે જ, એને ઉખેડવા માટે પ્રાર્થના આ કામ કરે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. પણ એક શરત મારે કે ભલે માન ગમે એટલું હોય પણ ખપ હોય. ખપ ક્યારે જાગે? મહારાજ સ્વામી સાચા છે એટલું જીવમાં ઉતરી ગયો હોય તો ખપ જાગે, તો પછી વાંધો નહીં. તો પછી માન હોય બધા દોષ હોય એનાથી બધા ટળી જાય. માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. માન બને ઊભો સરગી જાય. એક બાવો હતો ને, આમ બહુ માની હતો, તો એને પકડી પકડો પકડો નહીં તો ભાગી જશે. ઊભો રહ્યો અને ઘાસ તેલ છાંટીને પછી જાતે જો મરી ગયો. એટલે માન નડ્યું ને કે ભાગી જાઓ, ભાગી જશે પકડો.

પણ સત્સંગમાં જે વાત છે, અરસપરસ ચરણ રજુ માથે લેવી અને આ મહિમા સમજો, દાસના દાસ થવું, બધી વાત છે, એ બધામાં માનનું મૂર્યું નીકળે. માનનું મૂર્યું નીકળવા માટે દાસના દાસ થવું, મહિમા સમજો, અરસપરસ મહિમા સમજો, અરસપરસ ચરણ રજ માથે લેવી, આ બધું માનને કાઢવા માટે છે. અને માન ગયું તો બધું સિદ્ધ થઈ જાય. જ્યારે માન માન નજરે દેખાતું નથી, પણ માન મેળના બધા રસ ખોટા લાગે છે. જ્યારે માન ખંડન થાય, થવાનું છે, આ સત્સંગમાં તો થવાનું છે. એકવાર યોગી આપે છે ને, કથા કરતા હતા, તો અમારે ગુણાતીત સ્વરૂપ સંત હતા. સ્વામી કે, કેમ છે ગુણાતીત, કેમ છે? તો કે, સ્વામી તમે ગુરુ હો તો બરાબર, આ સાઈઠ મારા ગુરુ થાય છે એટલે તકલીફ પડે. એટલે બીજા દ્વારા માન ખંડન કરાવે, ડાયરેક્ટ ના કરે, બીજા દ્વારા. તો જો આપણે આ સત્સંગમાં રહેવાનું છે, અહીંયા ચોથી લાઇનવાળા હોય એને આગળ લો અને તમને પાછળ ધકેલો, શું થાય? થર્ડ વર્લ્ડ વોર, તમારા ધમ બધી થઈ જાય. અને માનને કારણે જે જે સત્સંગમાં પાછા પડ્યા છે ને, મૂળ કારણ માન છે. બીજા બધા દોષ હોય તો પડ્યો રહે, પણ માન છે એટલું શાર્પ છે, આમ અડાડે સત્સંગ છોડીને જતો રહે. પછી કે આ મંદિરમાં પગ મૂકે બીજો, આજીવન નિયમ લઈ લે. માન આપણે મારા વ્યવસ્થા કરી છે એટલે સચવાય છે, એક સેકન્ડમાં બધા ગોસા ખાઈ જાય. જો મહારાજ કહ્યું, સૌ પાપોમાં મોટું પાપ, બીજા બધા પાપ છે ને એના કરતા સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સાવધાન, સાવધાન, માન તપાસતા રહેવું. માન કંઈ કોઈ કારણ કંઈ બને ને તો સીધા માન ઉપર નજર ફેરવી, કે આ કારણ છે એ જ હોય, મૂળમાં માન જ હોય. બધા સૌ પાપ મોટું પાપ અને સૌ કલંક મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. સત્સંગનો કોઈ વાંક નથી, સત્સંગ તો બિલોરી કાચ જેવો છે. પણ દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, આપણે એક્ઝેક્ટ દેખાય, એક્ઝેક્ટ પણ ઊંધું દેખાય, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ હોય પણ એક્ઝેક્ટ તમારે. અને તમારે અહીંયા ડાઘ હોય તો કાચમાં દેખાય કે નહીં? કાચમાં ઘસો ઘસો ચૂરે ચૂરા કરી નાખો તો એ ડાઘ જાય નહીં. અહીંયા આમ કરે ડાઘ જતો રહે. એટલે પોતાના દોષ, પોતાનો અવગુણ એનો વિચારો. આપણે બીજાના જ જોઈએ છે, ક્યારે જાય નહીં. તકરાર થાય, ધમાધમી થાય. અને યોગી વખત માન એક અને ઈચ્છનાર અનેક, માન એક એટલે ઝઘડો જ થાય. માનને મૂકી દેવું, દાસના દાસ તો ઝંઝટ તકલીફ જ નહીં.

0: आप निराला अने भगवानना चरण में हमेशा निवास करीने रहिए। सत्संग बिलोरी काच जेवो निर्मळ छे, दर्पण में जेवो पोतानो रूप देखाय, काचनो दोष देखे ए कुबुद्धि कहेवाय। काचमां दाग नथी अने काचमां दाग देखाय ए कुबुद्धि मारे कहे। તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવો, આ સત્સંગ નિર્ભર, આ સત્સંગમાં આપે કેટલું માનતાન બધું મળે છે। કોઈક જગ્યા કંઈક હોય પોતાનો દોષ જે બીજાનો દોષ, આને મારું અપમાન કર્યું, આ કર્યું, કોઈ કોઈનું અપમાન કરતું નથી। તમારામાં કંઈક હોય એટલે બીજાને બોલવાનું થાય, એટલે આપણા બાજુ જોવું, સત્સંગના બાજુ નજર ના નાખે। હું માન હોય તેને પગે લાગતો નથી, શ્રીજી મહારાજ જાહેરાત કરી બિગ બોર્ડ, આટલું બધું મોટું બોર્ડ, આ બોર્ડ છે ને તમારે સફળતા એવું મોટું બોર્ડ બનાવ્યું મહારાજે, એવું માન હોય તેને પગે લાગતો નથી। માન રાખવું જ નહીં, અને મહારાજ આપણે સામે દ્રષ્ટિ નહીં કરે। હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરી ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું। હા, માન અને પગે લાગતો નથી, પણ જે હરિભક્ત હોય, પરંતુ જે હરી ને હરિજનનો દાસ થયો, દાસ ભક્તિ છે। અને આપણે સૌથી નાનામાં નાના, હું કાંઈ સમજતો નથી, બીજા બધા સમજ્યું છે, એવી વાત કરી છે વચનાવતમાં, ત્રણ ચાર વચનાવતમાં વાત કરી છે અમારે, કે આ છેલ્લાનું 26, પ્રથમનું 6, 16, 15, એ બધા વાત કરી છે મારે, પોતાને ન્યૂન માનવું અને બીજાને અધિક માનવા, ગડબડ જ નહીં, એકદમ તમે ઓલા સ્ટીમરમાં વાળ નહીં, સ્ટીમરમાં ચાલા જ જાઓ તમે, એવું છે। હું માન તને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનવું, મારે ખભે બેસાડે, તમે દાસ થયો મહારાજને ખભે બેસાડે તમને અને ફેરવે તમે। આ મારા નિશ્ચય, આ મારા નિશ્ચય જેવો જેને મતિ, આ મારા નિશ્ચય જેવો, આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે, અમારું ધામ સર્વોપરી છે, એના ઉપર કોઈ ધામ નથી। અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે। હવે આમાં કોઈ આપણા સગાવાલા હોય અને કોઈ કંઈક કે શબ્દ, આપણે તૂટી પડીએ અને પક્ષ રાખા, મહારાજ એવું કહે છે કે અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે, આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી। એટલે માન છે સત્સંગમાં જ છે, આ જો મારે કંઈ સત્સંગ બરાબર કરે તો કાંઈ ખામી ના, તો આ સત્સંગમાં આવી બધી મતિ, આવી બુદ્ધિ, આવું બધું, આવા તત્વો, આવું મૂલ્યો એ આપણે ગ્રહણ કરીએ, માન નીકળી જાય, માન દેખાય, બીજાને દેખાય માન, પણ એના અંતરમાં કાંઈ ના હોય અને સુખી સુખી રહે સદાનંદ મહારાજ।
1: હેલો.

યોગાનુયોગ જેના આખ્યાનની ગુણની આપણે વાતો કરી રહ્યા છીએ એ દાદા ખાચરનો આજે જન્મ દિવસ છે. આજે પોષ વદ છઠનો દિવસ છે. આજના દિવસે દાદા ખાચરનો જન્મ થયેલો છે એટલે આપણા માટે એક ઉત્તમ વાત કહેવાય કે એમના જન્મ દિવસે જ સામાન્ય રીતે કોઈ પણ માણસનો જન્મ દિવસ હોય ત્યારે એની વધાઈ એના ગુણોને વધારે યાદ કરે. તો આ એક એવા ગુણિયલ પુરુષ છે કે જેને ભગવાન પોતે પણ યાદ કરે છે. તો એવા દાદા ખાચરની વાત આપણે સાંભળી રહ્યા છીએ અને હજી સાંભળવાના છીએ. દાદા ખાચરના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. એના જીવનના આપણે ચાર પાસા જોવાના છીએ. એક, દાદો જુએ છે. જન્મ્યા ત્યારથી, એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારથી એમના દરબારમાં પધાર્યા ત્યારથી જન્મ માતા પિતા થકી મળે છે અને જીવન સંતો થકી મળે છે. તો દાદાને જન્મ એના માતા પિતા થકી મળેલો છે, પરંતુ દાદાનું જે જીવન છે ને એ સાધુ સંતો અને ખુદ શ્રીજી મહારાજના સાનિધ્યમાં મળી રહ્યું છે. એટલે એનું જીવનનું જે ઘડતર એ કોઈક અલૌકિક ઘડતર થઈ રહ્યું છે. તો દાદાના જીવનની અંદરથી એક, દાદો જુએ છે. બીજું, દાદો સાંભળે છે. દાદા ખાચર સાંભળે છે. ત્રીજું, દાદા ખાચર વિચારે છે. અને ચોથું, દાદા ખાચર અનુભવે છે. આજે આપણે દાદા ખાચર સાંભળે છે એના ઉપર વિશેષ પ્રકાશ પાડીશું. દાદો જુએ છે શ્રીજીની નિત્ય નવતમ લીલા ક્રિયા, એમની દિનચર્યા અને ભક્તોનું એમના પ્રત્યેનું જોડાણ. દાદા ખાચર શ્રીજી મહારાજ પ્રત્યે જે ભક્તોનું મહારાજને મળવું, નિત્ય નવતમ જે લીલાઓ ક્રિયાઓ થાય છે જોઈ અને એમને અત્યંત અવર્ણનીય આનંદ થાય છે. પરંતુ જે બાળ સ્વરૂપમાં હોય એને વ્યક્ત કરવાની એમની પાસે શક્તિ નથી. પરંતુ એ અનુભવથી, એ બીજું જે જોયું છે ને, એનાથી એના જીવનની અંદર એક અત્યંત આનંદ અનુભવાય છે. શ્રીજી મહારાજના ભક્તોનું મહારાજ પ્રત્યેનું જે ખેંચાણ, એમની ભક્તિ, સેવા, સમર્પણ, એમનો સત્સંગ, આ બધું દાદા ખાચર જુએ છે. એની સાથે સાથે દાદાના દરબારની અંદર જે દિવ્ય વાતાવરણ છે ને એ પણ દાદો જુએ છે. ઘણી વ્યક્તિને અમુક વસ્તુની ખબર નથી પડતી, પણ અનુભવ તો બધાને થાય. અહીંયા જુઓ ને તમે, આ પંખા ચાલુ કરવા પડ્યા છે, વધારે થાય તો વળી એસી ચાલુ કરે. તો આ હોલની અંદર ક્યાંય એરકન્ડિશન દેવું દેખાય નહીં. આપણી ગુજરાતી ભાષામાં કહે એનું ડબલું ના દેખાય, પણ ઠંડી હવા આવતી હોય, ભારે ગરમી હોય અને અંદર આવે ત્યારે એને જે ઠંડકનો અનુભવ થાય એ તો એને અનુભવાય જ. એવી રીતે દાદાને મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર એક દિવ્ય વાતાવરણનો અનુભવ થાય છે. અને બીજું, જે દાદો જુએ છે ને, તો સામાન્ય રીતે દરેક માણસ માત્રની એ સહજ પ્રકૃતિ છે, અનુકરણીય મનુષ્ય. માણસ માત્ર છે ને અનુકરણશીલ છે. કંઈ પણ જોવે એવું એને કરવાની ઈચ્છા થાય. લૌકિક જગતની અંદર જે કંઈ માણસ કરે છે ને એ પોતે વિચારે, નિર્ણય લઈ અને પછી કરતો હોય ને એવા 1 કે 2 જ ટકા છે. એવું કહેવાય છે કે 98% માણસ કોકનું જોઈને જ કરે છે. ચીલે ચાલે સહુ ચલે, એમ જે ચાલુ ચીલો હોય ને એની અંદર જ બધા ચાલે. પણ એ ચીલે નવ ચલે શુરા સિંહ સપૂત, એ માર્ગે અમુક જ ન ચાલે, બાકી તો બધા એ જ ગાડરિયા પ્રવાહની જેમ. ઘેટાને માટે આ કહેવાય છે, ઘેટાનું બીજું નામ ગાડર કહેવાય. તો ઘેટા જે રસ્તે ચાલ્યા જતા હોય ને તો એ જ રસ્તે એની પાછળ પાછળ જ બધા જાય. એકવાર એક રસ્તા ઉપરથી સંતો પસાર થતા હતા અને સામે 5-7 યુવાન કોલેજિયન છોકરાઓ આવતા હતા. સંતોના ભગવા વેશ અને માથે મુંડન જોઈ અને એ લોકો અંદર અંદર ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા, બધા બાવા થઈ ગયા, ખાવા નહીં મળ્યું એટલે નીકળી પડ્યા છે. સંતો તો જાણી ગયા કે આપણા માટે જેમને આવા ભાવ ને વિચારો આવ્યા છે
કઈ નહીં, બંને બહુ નજીક આવ્યા એટલે સંતોએ પૂછ્યું કે તમે કોલેજથી આવો છો? એટલે એનાથી જોયું આપણે વાત કરી સાચું છે ને, હા અડબંગ જેવા છે. હવે કોલેજથી આવતો એના હાથની અંદર પુસ્તક દફતર હોય, ખબર ના પડી જાય એમાં પૂછવાનું હોય, આવે જ છે, ખબર પડી જ જવી જોવે એવું પૂછ્યું ને. એટલે અંદર અંદર વધારે ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. એટલે સંતોએ કહ્યું કે તમે ગણિતનો પીરિયડ ભણીને આવતા લાગો છો, તો અમારે એક પ્રશ્ન છે કે 100 માંથી આ રોડ ઉપર 100 ઘેટા છે અને આમ સામે જ ઘેટા ચાલ્યા જતા દેખાય, તો 100 માંથી એક ઘેટું નીચે ઉતરી જાય તો કેટલા રોડ ઉપર રહે? એટલે 100 - 1 બરાબર કેટલા થાય? 99. બધાએ જવાબ આપ્યો કે 99. તો સંતોએ ફરી પૂછ્યું કે ભાઈ આ 100 ઘેટા રોડ ઉપર ચાલ્યા જાય છે, એમાંથી એક ઘેટું જો નીચે ઉતરી જાય તો રોડ ઉપર કેટલા રહે? તો કે તમને શું ખબર, એક નીચે ઉતરે એટલે 99 રહે, કે એમાં શું પૂછવાનું હોય, કે બહુ સીધું ગણિત છે. ત્યારે સંતોએ કહ્યું કે જોવું છે, અને એક ઘેટું નીચે ઉતાર્યું ને તો 100 એ 100 નીચે ઉતરી ગયા, કે તમે ભણેલા છો ગણેલા નથી. એટલે લૌકિક રીતે તમે જો તો માણસ માત્ર આવી રીતે અનુકરણ જ કરતો હોય છે. જૂના જમાનામાં ભણવામાં એક પાઠ આવતો હતો, એક ટોપી વાળો હતો, ટોપી વેચતો હતો, અને ટોપી વેચવા વાળો ક્યાંક આમ જતો હતો એક ગામથી બીજે ગામ, ત્યાં રસ્તામાં એને થાક લાગ્યો, એક ઝાડ આવ્યું ને, ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો, ને બાજુમાં એનો ટોપીની જે ગાંસડી હોય એ મૂકેલી, એ ઝાડ ઉપર વાંદરા હતા, તે બધા નીચે આવ્યા, નીચે આવ્યા ને ગાંસડીમાંથી જે ખાલી ગેપ જગ્યા ને એમાંથી ટોપી કાઢી, એકે કાઢી બીજાએ કાઢી, એમ કરતા કરતા પછી જોયું ને તો પેલો જાગ્યો ને ત્યારે એનું આખી ગાંસડી ખાલી થઈ ગયેલી. વાંદરા બધા, કારણ કે માણસ જયારે આવ્યો ને ત્યારે એના માથા ઉપર ટોપી હતી, ટોપી વેચવા વાળો પોતે ટોપી ન પહેરે તો બીજો કોણ પહેરે, એટલે એના માથા ઉપર ટોપી હતી. વાંદરાએ આ જોયું એટલે એના પોટલામાંથી બધી ટોપી કાઢીને બધાએ પહેરી લીધી. આને થયું ભારે કરી હવે આ તો, હવે શું કરવું? એટલે પછી એને વિચાર કર્યો કે હવે કરવું શું. પછી થોડીક વાર થઈને વળી ભગવાને એને લાઇટ કરી, પ્રકાશ થયો બુદ્ધિમાં. તો એણે પહેલાં તો આમ વાંદરાને આમ શું કહેવાય, પથ્થર માર્યા, આ કર્યું તે કર્યું, પણ એ તો એક ડાળીથી બીજી ડાળીએ જાય. પછી એને સૂજ્યું કે હું પથ્થર મારું છું ને તો એ પણ મને આમ સામે ચીચિયારી કરે છે ને મારી સામે આંખો કાઢે છે ને એવું કરે. એટલે એના માથા ઉપર ટોપી હતી ને એ ટોપી એને આમ ફેંકી ઉપર, તો વાંદરાએ જેટલા એ ટોપી પહેરી હતી ને બધાએ ફેંકી, તો નીચે પડી વેણીને જતો રહ્યો. તો માણસનો આ સહજ સ્વભાવ છે કે લૌકિક રીતે આવું અનુકરણ જ કરતો હોય છે. આપણે પણ અહીંયા જોઈએ છીએ ને, આપણે જે કંઈ જીવીએ છીએ ને, કોઈકનું જીવેલું જીવીએ છીએ, આપણું પોતાનું જીવન લગભગ હોતું જ નથી. વિશેષ કરીને બાળક 11 થી 12 વર્ષનું થાય, એટલે કે ટીનેજરમાં 13 વર્ષનું, 13 ટીનેજરમાં આવે ને પછી એની બુદ્ધિ જ નથી હોતી, માફ કરે કોઈ, પછી 22 વર્ષ સુધી એ બુદ્ધિ વગરનો થઈ જાય છે. અને કોઈક જે કરે ને આવું પેન્ટ તો એ એવું પેન્ટ લાવે, આવું શર્ટ તો આવું શર્ટ, આવું ટી શર્ટ તો આવું શર્ટ, આવા બૂટ તો એવા બૂટ, આવા ચશ્મા તો આવા ચશ્મા, આવા વાળ કોક રાખે ને તો મારે પણ એવા જ રાખવા. એમાં પોતાનું કશું જ નહીં, કોઈનું જોઈને એવું જ કરવાનું, એ આવી રીતે સ્ટાઇલથી બેસે ને તો એવી રીતે બેસવાનું, એ ચાલે તો એવી રીતે ચાલવાનું, બધું જ કોઈકનું અનુકરણ જ કરવાનું. એટલે માણસ માત્રનો સ્વભાવ છે અનુકરણ કરવાનો. પરંતુ અહીંયા દાદા ખાચરની ઉંમર પણ હવે એવી જ છે, આ ઉંમરમાં છે, 13 વર્ષ પછીની ઉંમર છે, એ પણ અનુકરણ કરે છે. પણ એ કેવું અનુકરણ કરે છે, એના દરબારની અંદર એમને એવું દિવ્ય સાનિધ્ય, એવું દિવ્ય અનુકરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જે અનુકરણ સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એના જીવનમાંથી લોકો પણ કરશે, અનુસરશે, એવું દિવ્ય અનુકરણ એ કરી રહ્યા છે. સંતો એના દરબારની અંદર ભગવાનને જે રીતે ભક્તિ કરે, પ્રણામ કરે, પગે લાગે, દંડવત કરે, વ્રત ઉપવાસ કરે, તો એવી રીતે દાદા ખાચર અને કુટુંબીજનો પણ વ્રત ઉપવાસ અને આવી રીતે નાના પ્રકારની સાધના કરી રહ્યા છે કે જે અત્યંત અનુકરણીય છે. તો એવી રીતે દાદા ખાચર પણ અનુકરણ કરે, પણ એ અનુકરણ અનુસરણીય છે કે બીજાને પણ પ્રેરણા આપે એવું છે. થોડાક સમય પહેલા ગુજરાતનું એક મેગેઝિન છે અખંડાનંદ, બહુ સાત્વિક સારું મેગેઝિન, જૂનું છે,
એના દર મહિને જે મેગેઝીન બારે પડે તો એનું જે પહેલું પાનું, જેમ આપણે સ્વામિનારાયણ પ્રકાશની અંદર દર વખતે મહારાજ સ્વામીનો નવા નવા ચિત્ર છબીઓ આપણે દર્શન કરીએ છીએ, એવી રીતે અખંડાનંદનું પહેલું જે પાનું હોય, આવી રીતે આ પહેલા પાના ઉપર એક જીર્ણ દેવાલય જૂનું મંદિર હતું, અને મંદિર ચિત્રેલું હોય એટલે કે ઘંટારવ હોય, ઝાલર, નગારું, આરતી, ઘંટડી, એવું બધું ભગવાનના જે આરતીના વેલામાં સાધન સામગ્રીની જરૂર પડતી હોય એવું બધું ચિત્રમાં બતાવેલું હતું. અને એ ચિત્રની અંદર એક વૃદ્ધ વડીલ એ મંદિરે આમ દર્શન કરવા આવતા એટલે પગથિયા ચડતા એવું બતાવવામાં આવ્યું હતું. એની સાથે એમના દીકરાનો દીકરો એટલે પૌત્ર એ પણ દર્શન કરવા એની સાથે આંગળી પકડીને આમ આવી રહેલો છે. એ મંદિરની અંદર ચડે છે અને એના વૃદ્ધ જે દાદા હોય એ ઠાકોરજીને એમ પ્રણામ કરે છે, એવું ચિત્રમાં આ બધું બતાવેલું છે, હું તો વર્ણન કરી બતાવું છું. તો પેલું જે નાનો છોકરો છે ને એ પણ જેવી રીતે એના દાદાએ પ્રણામ કર્યા, પગે લાગ્યો ને, એવી રીતે એને પણ હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. આ આખા ચિત્રની નીચે એક જ વાક્યમાં લખ્યું હતું, શ્રદ્ધાનું વાવેતર. હવે એના છોકરાને ગમે તેટલું ઘરે બેઠા બેઠા શીખવાડવામાં આવે તો એ શીખે કે એનો પણ શીખે, પરંતુ એના દાદા જ્યારે દંડવત કરે, બાળક દંડવત કરવાનું, તમે ઘરની અંદર જુઓ, ઘણા જોવે છે ને કે એમાં છોકરો આરતી કરે છે કે મારે પ્રણામ દંડવત કરે છે, આ કરે એ કારણ. અને અમારે આચાર્ય સ્વામી નવસારીમાં છે ને એ કે અમારે સુરત જિલ્લામાં એકવાર મેં બાળકોના સંસ્કાર ઉપર બાળકોની સભામાં પ્રવચન કર્યું, સ્કૂલમાં ગયા હતા, અને કંઈ વાત કરી કે બા બાપુજીને મદદ કરવી, એમનું કામ અધૂરું હોય તો આપણે પૂરું કરવું. તો પ્રવચન પૂરું થયું એટલે એક છોકરો આવ્યો કે સ્વામી સ્વામી હું મારા કામ પૂરું કરતો છું, મારા બાપાનું કામ પૂરું કરતો છું કે. તો આચાર્ય સ્વામીને થયું કે જો આપણે જે વાત કરી એમાંનો એક છોકરો છે તેને અભિનંદન આપ્યા. પછી પૂછ્યું શું કરે, તો કે મારા બાપા જે બીડી પીટા છે ને એ ફેંકી દે, બાકીની હું પી જાઉં. એટલે કે મારા બાપા બીડી પીટા ને બીડી બીજી મી પીવા, હવે તું બાજીને બીડી પીવેશ તો એ અધૂરું કામ પૂરું કહેવાય. આ પણ અનુકરણ જ છે ને, એટલે કે માણસ માત્ર આવું અનુકરણ કરતો હોય છે. ચોરી, પાપ, કર્મ, બીજું ત્રીજું ઘણા નથી, ઓલામાં કહેતા હતા કે ભાઈ બે છોકરા ઘરે રમતા હતા તો ઝઘડતા હતા, કોઈ મહેમાન આવ્યા કે ભાઈ આવું ન કરે, તો કે અમે ઝઘડતા નથી, તો આ શું કરો, તો કે અમે તો પપ્પા મમ્મી રમીએ છીએ. એટલે એ ઘરની અંદર આવી રીતે કુસ્તી કરતા, તો છોકરા પણ કુસ્તી કરે. ચોરી કરવું કે જે કંઈ સારું કે ખરાબ, સામાન્ય રીતે માણસ આવી રીતે કોઈકના જીવનમાંથી જ પ્રેરણા મેળવે છે. તો દાદા ખાચર પણ જુએ છે, અને દાદા જુએ છે ને એની સાથે એના કાન સાંભળે પણ છે. દાદો જુએ છે અને હવે દાદો સાંભળે છે. સાંભળે છે એટલું તો એ તો નાના હતા ત્યારે સાંભળતા, પણ હવે સાંભળે છે એની સાથે સમજે પણ છે, કે જે કશુંક બોલે ને એ આપણે સમજતા ન હોય ને તો આપણું જે શરીર એટલે કે આપણું મન એ ક્રિયામાં પ્રવૃત્ત ન થાય. 93માં ડૉક્ટર સ્વામીની સાથે અમે સાઉથ આફ્રિકામાં હતા ડર્બનની અંદર, અને ડૉક્ટર રમણભાઈના ઘરે સવારે અમારે નાસ્તો કરવાનો હતો, તો અમે જમવા બેઠા હતા બધા. પછી જે બધી વસ્તુઓ મૂકે એમાંથી વસ્તુ લેવા માટે ચમચીની જરૂર હતી, એટલે બાજુમાં એમનો નાનો દીકરો ઊભો હતો, એટલે મેં એમને કહ્યું કે જા અંદર જઈ રસોડામાં જઈને ચમચી લાવ. એટલે મારી સામે આમ જોઈ રહ્યો, એટલે મારે મનમાં થયું કે મેં કીધું એ સાંભળ્યું નથી લાગતું એને, એટલે મેં ફરીથી એને કહ્યું કે રસોડામાં જઈ અને ચમચી લઈ આવ. તો પણ બાઘાની જેમ આમ ઊભો રહ્યો સામે નામે આમ. તો મને થયું કે અહીંથી 2 ફૂટ દૂર છે, હું એને કહું છું કે રસોડામાં જઈને ચમચી લાવ, તો આ બેરો છે? એટલે મેં ત્રીજી વાર કીધું, મેં તો તને કહું છું તું રસોડામાં જઈ અને ચમચી લાવ. ડૉક્ટર સ્વામી સમજી ગયા કે આ સાંભળે છે પણ સમજતો નથી, એટલે ડૉક્ટર સ્વામી બોલ્યા કે સ્પૂન લાવ, અને તરત ગયો. કારણ કે એને ગુજરાતી કશું ઘરમાં બોલતા જ નહીં હોય, એટલે કે રસોડામાં જા અને ચમચી લાવ એને ખબર પડી નહીં. તો જો સાંભળવું એક બાબત છે અને સમજવું એ બીજી બાબત છે, એટલે ઘણા સાંભળતા હોય પણ સમજતા ન હોય. દાદો નાનો હતો ત્યારે બી સાંભળતો હતો આના પદો, આ જ બધું એ દિવ્ય વાતાવરણ એના જીવનમાં અસર કરી ગઈ, પણ હવે દાદો સાંભળે છે ને એની સાથે સમજે પણ છે કે સંતો જે આ વાત કરે છે ને એનો અર્થ શું થાય.
તો દાદાના દરબારની અંદર જે ગીત સંગીત ગવાઈ રહ્યું છે, મહારાજને માટેની જે પ્રાર્થનાઓ ગવાય છે, એ બધું એ સાંભળે છે અને સાથે સાથે સમજે છે. સમજે ને ત્યારે આપણું જે શરીર છે ને એ ક્રિયા કરવાને માટે પ્રવૃત્ત થાય છે. કોઈને વિશે હેત કે હિત, એનું હિત કરવું કે એને પ્રત્યે હેત, એ કેવળ સાંભળવાથી નથી થતું પણ સમજવાથી થાય છે. કોઈને વિશે પ્રીત અથવા તો પ્રીતની રીત, એ પણ સાંભળ્યા પછી એ સમજે તો જ થાય છે. કોઈમાં મોહ કે પ્રેમ થાય છે એ પણ સમજવાથી જ થાય છે. ઊભા રહેવું કે ભાગી જવું, એ ખાલી સાંભળીએ ને એનાથી કંઈ એક્શનમાં નથી આવતું, પણ એ સમજે ને તો આવે છે. એટલા માટે કહે છે કે જે કંઈ થાય છે ને એ શબ્દ અને શબ્દ દ્વારા સમજણથી થાય છે. એટલે કે વાણીથી જ બધું થાય છે, પણ એ વાણીમાં પણ જ્યારે સમજણ ભળે ને ત્યારે શરીર એક તે ક્રિયા કરવા માટે પ્રવૃત્ત થાય છે. કવિ દલપતરામે શબ્દ ઉપર વાણી શબ્દ વાપરીને બહુ સરસ વાત કરી છે કે દુનિયાનો જે કંઈ વ્યવહાર થાય છે ને એ બધો વાણીથી જ થાય છે. જો વાણી ન હોય તો આપણે કહે ને કે ભાઈ વાણી ન હોય તો મૂંગા માણસ પણ વ્યવહાર કરે જ છે ને, પરંતુ એ મૂંગા માણસ જે વ્યવહાર કરે છે ને એ પણ બીજા એની સામે બોલવાવાળા છે, એના જે હાથના લટકા કે એક્શન ઇશારા છે ને એનાથી હવે એનામાં આવ્યું છે. પણ એ જો હોત નહીં તો પશુ પંખી વગેરે પણ વાણી દ્વારા જ આ વ્યવહાર કરે છે. એટલે વિશ્વની અંદર જે કંઈ વ્યવહાર થાય છે એ બધો વાણીથી જ થાય છે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, જેવીના યથાર્થ જગદીશ નવ જાણીએ. ભગવાનને પણ યથાર્થ સ્વરૂપમાં જાણવા હોય તો વાણીનો જ પ્રયોગ કરવો પડે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, વિના યથાર્થ જગદીશ નવ જાણીએ. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ. વિજ્ઞાનનો યુગ જે આગળ વિકસાય થયો ને, સાયન્સ આગળ વધ્યું, એમાં પણ કારણ છે વાણી. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ, તે થકી અધિક કહો કેટલું વખાણીએ. દાખે દલપત રામ સુણો રૂડા રાજહંસ, વિશ્વમાં વિશેષ તો વિખ્યાત કર્યું વાણીએ. વાણીએ જ આ પબ્લિસિટી કરી અને એનાથી જ બધું આ વ્યવહારમાં આવ્યું છે. તો દાદો અત્યાર સુધીમાં જે વાણી સાંભળતો હતો ને, હવે એ વાણી સમજે છે. તો એના પણ ચાર નાના પેટા વિભાગ છે. એક તો દાદો સાંભળે છે શું, સંતોના મુખે પ્રભાદી પ્રભાતી પદો વહેલી સવારના પોરની અંદર જ દાદાના કાને સંભળાય છે.

દાદાના દરબારમાં આવવાની આવી તલપ લોકોને લાગી હોય છે, જેમ બીડી પીવાની તલપ લાગે ને વ્યસની ને, એવી મહારાજના દર્શન કરવાની માવાનું મુખડું જોવાની તલપ લાગે. અને એવા નિયમ હોય છે, મુખડું જોયા વિના પાણી એને પીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું. જ્યાં સુધી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખનું દર્શન ન થાય ને ત્યાં સુધી પાણી પણ ન પીવું, એવા નિયમવાળા આ બધા સંતો છે. એવા પ્રભાદી પદો દાદાના દરબારમાં સંભળાય છે.

સવાર કેવું રળિયામણું છે. ઘણાને સવાર અળખામણા હોય, કોઈનું મોઢું જોવે ને અને કંઈક થાય ને તો નહીં એને અળખામણું કે. દાદાને સવાર રળિયામણું, સુંદર રૂડું રૂપાળું છે, દિન દિન દિવાળી છે, એને એવો અધિક અધિક આનંદ છે. અને એ સવારના પહોરની અંદર, જેમ દેશની અંદર એવું કહેવાય શિયાળાનો સમય હોય ને, શિયાળાના ચાર મહિના આવા જે યુવાન છોકરાઓ હોય ને એને, એના નાના બાળકોને પણ એના માતા પિતા એને પૌષ્ટિક ખોરાક ખવડાવે, ખજૂર ઉપર ઘી ચડાવીને ખવડાવે, આમ બે ત્રણ પેચી, એને ભાવે ન ભાવે પરાણે મોઢા મૂકી દે. અને પછી સાલમ પાકને, બદામ પાકને, અડદિયા પાકને, એવી રીતે મેથી પાકને, હેમ કોક ન ખાય તોય મેથી પાક આપે, પણ એ ખવડાવે. એનું કારણ એ કે શિયાળાના ચાર મહિના આવો પૌષ્ટિક ખોરાક ખાધો હોય ને તેનો કસ, એની તાકાત આખું વર્ષ સુધી રહે. અને યુવાનમાં, બાળ અવસ્થામાં જે આવો ખોરાક ખાધો હોય ને આખી જિંદગી સુધી, એ સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ ને કાઠું કાઢી જાય, એટલે બાંધો કરી જાય ને, તો એને જિંદગી સુધી એને હેલ્પ કરે. તો એવી રીતે દાદાના દરબારની અંદર વહેલી સવારે દાદાના કાનને શબ્દો અથડાય છે. કેવા હે

અનાસે જેટલા બી દુઃખ માત્ર હોય ને એ આ ભગવાનનું ધ્યાન કરવાથી બધા દૂર જતા રહેશે. અને આપણે કોણ છીએ એનું જ્ઞાન અને ભાન વહેલી સવારમાં જ કરાવે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે આપણા દરબારમાં હરે ફરે છે એ કોણ છે, અને એની સાથે આપણને જે સંબંધ થયો છે આપણે પણ કોણ છીએ, એવી અદ્ભુત વાતો દાદાના કાન ઉપર સંભળાય છે. અને એના માટે વહેલી સવારથી આવા શબ્દો સંભળાય ને, એવા જે ભગવાન એ પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય એની જે ઓળખાણ થાય ને એ ભગવાનનો ભક્ત થાય છે. તો એની સાથે શું કરવાનું છે? તો સંતોના મુખેથી દાદાને વહેલી સવારમાં પૌષ્ટિક ખોરાક, સારામાં સારો નાસ્તો એને કરવા મળે છે. શું એ

અજ્ઞાન રૂપી અંધારું આના દર્શનથી એને વિશે પ્રીત કરવાથી એને જોડાણ થવાથી થશે. અને તે આવા શબ્દોથી માંડીને ક્યાં સુધીના શબ્દો એને વહેલી સવારે સંભળાય છે કે દેહડી જાય પણ નેહ નવ છૂટજો, એ વર આપજો નાથ મુજને. આ શરીર છૂટી જાય તો કુરબાન છે ભલે, પણ તમારી સાથેની જે પ્રીત પ્રેમ, તમારી સાથેનો જે લગાવ છે ને, એ ક્યારેય છૂટે તૂટે નહીં એવું અમને આપજો, એવું વહેલી સવારે આર્તનાદે ભગવાનની પાસે ગદગદ કંઠે પ્રાર્થના કરતા ને, એવા શબ્દો એના કાને સંભળાય અને સમજાય. કેવળ સંભળાય જ નહીં પણ એ શબ્દો એને સમજાય છે કે આ એક એક શબ્દનો શું અર્થ છે, એક એક પંક્તિનો શું અર્થ છે. બીજું, દાદો સાંભળે છે. આપણે કીધું ને, એક સંતોના મુખે મહારાજના મહિમાના આવા પ્રભાતી પદો. બીજું, પછી સત્સંગ થતો હોય દિવસ દરમિયાનમાં

દાદાના દરબારની અંદર તો અખંડ દિવાળી હતી. એ નિત્ય કથાને, ઉત્સવને, કીર્તનને, ભજનને એમાં સોંપોડ ન પડે, અખંડ ચાલુ ને ચાલુ હોય. નિત્યાનંદ સ્વામી જેવા, વાચસ્પતિ જેવા, એ ભગવાનની કથા વાર્તાને, સંતો મહારાજની સાથેનો જે સંતનો આખો સંગીતનો સાજ સમાજ, એ બધા ભજન ગાતા હોય ને, અને ભજનની અંદર ધૂન ભજન થાય ને, એની અંદર દાદો સત્સંગના મહિમાની વાતો સાંભળે. સત

અને આ સત્સંગ વિના કોઈ 68 તીર્થ ફરી આવે, કોઈ નિગમ વિધિ કરી કરી ના આવે, તેનું જીવ પણું કેદી ન જાવે. એ ગમે તેટલો 68 તીર્થમાં ફરે કે ગમે તે કરે, પણ સાચા અર્થમાં સત્સંગ ન થાય. તીર્થે જવું તે સત્સંગ કાજ, તીર્થોમાં જવું એ પણ સત્સંગ માટે જ છે. તો એવા સત્સંગની વાત પણ દાદો સાંભળે છે અને સમજે છે, એટલે એને ખબર છે કે 68 તીર્થ ફરવા, 68 તીર્થ કરવા, એના કરતા પણ સંતોનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે. એવા શબ્દો પણ દાદાના કાન માટે કાને સંભળાય છે અને સમજાય છે. સદા

જેટલા કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છે ને એ બધાએ સાચા અર્થમાં સંતોનો સમાગમ કર્યો. જીરે સિદ્ધ થયા સત્સંગથી, સુખ આદિ કરે મુનિવર સુખરૂપ, પ્રગટ પ્રભુને તે પામ્યા થયા અવિચળ રે. આ બધા જ પણ છે ભગવાનને પામ્યા છે અને ભગવાનનું દિવ્ય સુખ પ્રાપ્ત કર્યું છે. એટલે સત્સંગના સુખની, સત્સંગ શું છે, સત્સંગ કેવી રીતે કરવો જોઈએ એ વાતો પણ દાદો સાંભળે છે. ત્રીજી વાત સંતોના મુખ્ય દાદા સાંભળે છે, સંસારના, સંસાર અસાર છે. આ જે સંસાર છે ને એ અસાર છે, એમાં કોઈ પણ પ્રકારનો સાર નથી. સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. શેરડીનો સાંઠો એક હોય ને, એમાં લગભગ 20-25 કાતળી હોય એટલા, બરાબર. તો એક કાતળી ખાય ને એટલે 4-5 ઇંચ શેરડી ખાવા મળે, એટલી ખાય રહે ને ત્યાં સુધીમાં પછી ગાંઠ આવે. જો અંગૂઠો છે ને જેવી રીતે એવી, એટલે એને એને છોલવી કે તોડવી ને એ તો મજબૂત દાંત હોય ને. હે, અહીંયા તો કોઈનું કામ જ નહીં. કોઈક એવો સૌરાષ્ટ્રના કોઈ બેઠા હોય તો બાકી કોઈનું તાકાત નહીં, કામ જ નહીં. તમારે કૃષ્ણવલ્લભ સ્વામી જેવા, અક્ષરજીવન સ્વામી જેવા હોય ને, સર્વમંગલ સ્વામી, તમે આમ સામે જોતા રામ આમ આમ કરે ને શેરડી, એને કંઈ સુડીની જરૂર પડે નહીં. તો એવી રીતે સંસાર છે ને શેરડીના સાંઠા જેવો છે. એક ગાંઠ આમ પરાણે તોડે અને આમ ખાય ને ત્યાં તો બીજું આવે, એક તૂટે ને બીજું આવીને ઊભું જ રહ્યું. તો સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. ડુંગળી કે કોબીનો દડો હોય ને, એનું એક પાંદડું આમ કાઢે તો બીજું ઓવરલેપ થયેલું કાઢે ને, એમને આમ ચાલુ ને ચાલુ જ રહે. એટલે એ ગુચમાંથી કોઈ ઉકેલી કે બહારે આવી શકે એ બને જ નહીં. સંતોના મુખે આવી પ્રકારની આ વાતો બધી સાંભળે છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા સવારના પહોરમાં કથા કરતા હોય અને સંસાર અસારપણાની વાતો કરતા હોય ને, તો ગમે તેવો હોય ને એવું કહેવાય છે કે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય ને, થાય કે એકવાર સાધુ જ થઈ જવું જાય.

જેઠની વૈશાખ જૂ અને લૂ વાય વૈશાખ જેઠ એટલે મે અને જૂન મહિનાનો તાપ ઉનાળાનો જે ભારતની અંદર તપતો હોય ને 47 સુધી એ ઉનાળામાં તાપે જ્યારે ધરતી તપતી હોય ખુલ્લા પગ હોય અને માથા પર મોટો ગાંસડી નહીં ગાંસડો હોય અને એ પછી કેવી તકલીફ થાય તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે આ સંસારની અંદર તમે બધા જે સંસાર ચક્ર ચલાવો છો ને મોટો ગાંસડો માથા ઉપર છે હે અને પછી માથું તપી જાય એટલે શું કરે બહુ માથું તરપતા ને એટલે પછી આ ખભા ઉપર મૂકે ખભો તપે એટલે પાછું માથા ઉપર માથું તપે એટલે આ ખભા ઉપર ત્યાંથી અહીંયા કારણ કે નીચે તો નખાય નહીં ઈંદર થોડુંક મોહ મમતા હોય એટલે નીચે નાખે તો કઈક આગુ પાછું થઈ જાય તો એવી મોટી ગાંસડી લઈને કે નિષ્કુળાનંદ કે પ્રભુ વજી લે અને ચિઠ્ઠી ફાટી જાય શેઠની ભગવાનનું જો તું ભજન કરી લે ને તો તારે આ જન્મો જન્મ આ ગાંહડા ઉપાડવાના પછી મટી જાય આવી બધી સંસારના અસારપણાની આ પ્રમાણે સંતોના મુખ થકી વાતો સાંભળે છે અને કહે છે કર

સંસ્કારે સંબંધી સર્વે મળારે, આ તો જૂઠી માયા કેરી જાળ. માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ ઉપાધિ, જે કઈ જન્મ મરણ બીજું ત્રીજું લાગ્યું છે ને બધું જ. આવી વાતો, આવી સાત્વિક વાતો દાદો સવારમાં સાંભળે છે અને હવે સમજે છે કે મારે શું કરવું જોઈએ. એની સાથે સાથે આગળ જોયું કે દાદો જુએ છે, સંતો 108 કે 14 પ્રકરણની અંદર પાર ઉતરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે સંતો જે વ્રત તપ જપ સાધન કરે છે ને, એ પણ દાદાની આંખ જુએ છે અને એ પણ એક એક સંતના પ્રસંગો સાંભળે છે કે આ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે સંતો કેવું કષ્ટ સહન કરે છે, એ પ્રગટ ભગવાન મળે એના માટે સંતોએ કેવો દાખલો કર્યો છે, કેવા વ્રત કેવા નિયમો પાળ્યા છે અને એ નિયમ પાળવામાં એ સંતોને કેટલો આનંદ છે. પાંચે વર્તમાન કાળે પાળે બાઈઓને પ્રેમે કરીને પાછા પ્રીતિપૂર્વક આ બધા નિયમો પાળે છે. અને નિયમ કેવા, એક એક નિયમ સ્વામીની વાતોનું જે સાતમું પ્રકરણ છે ને એના છેલ્લે પાને પરમહંસો પાસે શ્રીજી મહારાજે જે નિયમો પાળાવ્યા હતા એનું લિસ્ટ આપ્યું છે. ખાલી એ વાંચીએ ને તો રૂવાડા ઊભા થઈ જાય, પાળવાની તો વાત જ નથી અત્યારે. ખાલી વાંચે ને તો એમ થાય કે આવી રીતે નિયમો પાળવાના, એ સંતોએ એવા નિયમ પાળ્યા છે. એ સમયે શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી લે પગમાં પગરખા નહીં પહેરવાના. કચ્છ ભુજની અંદર મહારાજ પોતે વિચરણ કરતા ને સંતોના પગની અંદર પગરખા નહીં, અને એ ગરમી ધાક ધક ધકથી તાપ તપેલો ને સંતો આવતા હતા ને બધાને ફોલ્લા પડી ગયા. અને કેટલીક વાર તો પછી શું કરે, અતિશય ન રહેવાય ને પોતાનું જે ગાતરિયું કપડું હોય ને એમ પગમાં વીંટી દે આમ થોડાક સમય. પણ એમાં પણ મનમાં તો દાજ બીક રહે કે ભગવાનને આ ગમશે નહીં, પણ હવે એમની આજ્ઞા છે અને જો ન કરીએ તો શરીર પડી જાય તો સેવા નહીં થાય. તો એવા કડક નિયમો સંતોએ પાળ્યા અને એ નિયમોની અંદર કોઈક વાર કોઈકથી નાની ચૂક થાય તો ભગવાને એને પ્રાયશ્ચિત આપ્યા, પણ એ પ્રાયશ્ચિત પણ કેટલા પ્રેમપૂર્વક કરે. તો એવા બધા નિયમોના એવા બધા પ્રસંગો પણ દાદા હવે જુએ છે. અને કોઈને કારણ કે સમાજની અંદર અને સત્સંગની અંદર એક રીતિ જ છે કે કંઈક સારો માઠો પ્રસંગ બની ગયો ને તો સર્વત્ર એનો પ્રચાર પ્રસાર થઈ જ જાય, એ બીબીસી ઉપર આવી જ જાય કે જોયું સાંભળ્યું જો આ આવું બન્યું. એવી રીતે દાદાના દરબારની અંદર કદાચ દાદા ખાચર 24 કલાક મહારાજને સાનિધ્યમાં સેવામાં હાજર હજુર ન હોય, પરંતુ એના દરબારની અંદર કોઈક સંતનું કંઈક વિશિષ્ટ નિયમ વ્રત ટેક અથવા તો કોઈથી કંઈક ભૂલ થઈ હોય કોઈનાથી, તો એ નાના મોટા બધા પ્રસંગો એના દરબારની અંદર તો મહારાજ રહે છે એટલે બને આવે અને એ સાંભળે છે અને સ્વીકારે છે. શું મહારાજની પ્રાપ્તિ માટે આવા ઉત્તમ સાધનો સંતો કરે છે, તો એ પ્રકારના નિયમો પણ સાંભળે. સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરેલી કે ભાઈ તમારે અત્યારે બહુ ઉપાધિ છે અને જે ભેખ એટલે કે બાવાઓ તમને મારે છે, ત્રાસ આપે છે, તો હમણાં થોડાક સમય માટે મુખેથી સ્વામિનારાયણ શબ્દ ન બોલવો. આપણે સ્વામિનારાયણ બોલીએ ને છીક આવે ને સ્વામિનારાયણ, પાણી પીવે ને સ્વામિનારાયણ, કોઈને બગાસો આવે ને આમ ચપટી વગાડે એમ ન કરાય, ભાઈ સ્વામિનારાયણ બોલ ને. પણ એવી રીતે દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ બોલવું એ જે એક સહજ ટેવ પડી ગયેલી, હવે એ બોલ્યા વગર કેવી રીતે ચાલે. પરંતુ મહારાજે આજ્ઞા કરી કે તમને આ બાવાઓ મારે છે, હેરાન કરે છે, તો શરીરે કરીને તો મહારાજે પરમહંસની દીક્ષા આપી દીધી, એટલે કે સાધુને જે શિખા એટલે કે ચોટલી અને સૂત્ર એટલે કે જનોઈ, શિખા સૂત્રનો તો ત્યાગ કરાવ્યો, પરંતુ શિખા સૂત્રનો ત્યાગ કર્યા પછી પણ સંતોના મુખથી સ્વામિનારાયણ શબ્દ સાંભળે એટલે કે સ્વામિનારાયણનો મૂંડિયો લાગે અને પછી એને મારે, આવું કરતા હતા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી કે હમણાં વિપરીત દેશ કાળ છે, કઠણ કાળ વર્તે છે, એટલા માટે તમે ગામડે ગામડે ફરો ને જે કંઈ કરો એમાં મુખે કરીને સ્વામિનારાયણ શબ્દ ન બોલવો, મનમાં વજન કરો એનો કંઈ વાંધો નથી. એક સાધુ વિચરણ કરતા કરતા એક ધર્મશાળાની અંદર ઉતર્યા છે અને એ જ જગ્યાએ કેટલાક બાવાઓ આવીને પણ ઉતર્યા. મહારાજની આજ્ઞા છે એટલા માટે મુઢે મુખેથી તો સ્વામિનારાયણ એવો શબ્દ બોલતા નથી, પણ એ સાધુ સૂતા છે અને એને છીક આવી અને એનાથી સ્વામિનારાયણ શબ્દ બોલાઈ ગયો અને બાજુમાં જે બાવાઓ સૂતા હતા ને એને થયું કે આ તો આપણી જાત ભાઈ છે એમ કરીને સુવા દીધો. પણ સ્વામિનારાયણ જાણ્યો અને પછી એમને જે માર માર્યો છે
એટલો બધો માર માર્યો ને કે ઢોરને પણ કોઈ એવી રીતે ન મારે, એટલા માટે કોઈ વધારે જ્યારે મારે ને ત્યારે એને ઢોર માર એવો એક રૂઢ પ્રયોગ બની ગયો છે. એવી રીતે સંતને લોહી લોહાણ કરી દીધા. હવે સંત શું કરે? આ તો એની ભૂલ થઈ ગઈ છે. અને થોડાક સમય પછી ગઢડા આવવાનું થયું, પરંતુ એના શરીર ઉપર જે માર માર્યો હોય ને એને જે બધી નિશાનીઓ પડી ગઈ હોય ને એ હજી દૂર થઈ નથી. મહારાજ પોતે ગઢડામાં વિરાજમાન છે અને પેલા સંત આવ્યા, ભગવાનને આમ દંડવત કરતા હતા. એને બહુ સાવચેતીથી પોતાના શરીર ઉપર ઓઢેલું જે ગાતરિયું છે ને શરીરનો કોઈ પણ ભાગ ન દેખાય એવી રીતે ઢાંકેલો છે. પણ દંડવત કરતા હોય ને ત્યારે ગાતરિયું ઊંચે નીચે સરકી પડે ને એમાં એનો શરીરનો ભાગ થોડો ખુલ્લો થઈ ગયો અને આ સાથે જે લાકડીઓ મારેલી ને એની છોળો ઉઠી ગયેલી. નદીની અંદર પૂર તરંગ આવે ને એવી રીતે શરીર ઉપર જે બધા માર મારેલા ને એના બધા ભાગ દેખાતા. મહારાજે એના ઉપર દ્રષ્ટિ કરી જોયું અને મહારાજને મનમાં થયું કે આવું કેમ થયું, સાધુરામ શું થયું આ? સાધુએ નિષ્કપટ ભાવે મહારાજને કહ્યું, મહારાજ મારા મુખમાંથી આવી રીતે શબ્દ નીકળી ગયો, કારણ કે મારા જીવોમાં તમે ગરી ગયેલા છો તો એવું કેવી રીતે નીકળે, અને એને કારણે આવું થયું છે. મહારાજે જાણ્યું કે મારા સંતોને હું એના જીવમાં કેટલો દ્રઢ પેસી ગયો છું, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં કોઈ ગમે તેવું અપમાન કરે મારે આવું સહન કરવું પડે, પણ મારા સિવાય એનાથી રહેવાતું નથી. પછી તો ભગવાને દ્રષ્ટિ કરી અને બીજી જે ભેખની ઉપાધિ હતી એ દૂર થઈ. પણ આવા બધા જે પ્રસંગો છે ને એ દાદાના દરબારમાં બને છે. એક સંત ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલા અને સાધુ થઈ ગયેલા, હજી એને ગુજરાતી બોલતા પણ બરાબર આવડતું નથી. મહારાજની આજ્ઞાથી ગામડે ગામડે વિચરણ કરી અને બે ચાર મહિના થાય મહારાજના દર્શન કરવા આવવાની કંઈક છૂટી હોય અને આવતા હતા. કારિયાણીથી ગઢડા આવવાનું એને થયું નજીક જ છે અને સવારથી ચાલવાનું શરૂ કર્યું. પણ એ ઉનાળાનો ધોમ તાપ અને કશું ખાવા પીવાનું મળેલું નહીં અને શરીરથી ચાલી શકાય એવું રહ્યું નહીં, એટલે રસ્તામાં એક ઝાડ આવ્યું તો ઝાડને નીચે કે થોડી વાર વિશ્રામ કરું, આ બે કલાક તાપ છે તે દરમિયાન અહીં બેસી ભજન કરું ને પાછો સાંજ સુધીમાં હું પહોંચી જઈશ. અને ઝાડ નીચે આરામ વિશ્રામ માટે બેઠા, એ ઝાડ આંબલીનું હતું. આંબલી ઉપર જે ફળ લાગે ને કાતરા કહેવાય. એ કાતરા એવું ફળ છે કે તમે નામ બોલો ને તરત મોઢામાં પાણી આવે. કોઈ પણ વ્યક્તિ બોલે પાંચ વાર બોલે ને કાતરા તો પતી ગયેલો, તમારે ગળું સુકાય જ નહીં. હે તો એ કાતરા જોઈ અને જોઈને નહીં પણ એ કાતરો ઉપરથી ભગવાનની ઈચ્છાથી વરેક નીચે પડ્યો. નીચે પડ્યો તો એનો જે એક આંબલીઓ પાકી ગયેલો આ કાતરો હતો તો એમાંથી એક આંબલીઓ લઈને જેમ મુખવાસ તરીકે ખાઈએ ને સોપારીનો ટુકડો, એવી રીતે સંતે મોઢામાં આમ આંબલીઓ મૂક્યો. જેવો આંબલીઓ મોઢામાં મૂક્યો અને એને સહજ સ્મૃતિ થઈ કે મહારાજની આજ્ઞા છે કે કંઈક એકવાર જમ્યા પછી બીજી વાર કંઈ જમવું નહીં અને પડી વસ્તુ કોઈની લેવી નહીં. આ નિયમ આપેલો છે કચ્છભુજની અંદર મહારાજે નિયમ આપેલો, એટલે આ વસ્તુ મારાથી લેવી ગઈ. તો આંબલીઓ મોઢામાં મૂક્યો અને બીજી સેકન્ડે થૂકી નાખ્યો, મોઢામાંથી બારે કાઢી નાખ્યો. આંબલીઓ એવો પદાર્થ કહેવાય, જેમ સોપારીનો ટુકડો હોય ને તમે મોઢામાં મૂકો અને એ કંઈ સત્યનારાયણના શીરા અથવા તો તમારા આઈસ્ક્રીમની જેમ ઓગળી ન જાય, બરાબર ને? રોબિન્સ નો તમારે આવે ને મોઢા મૂકો ને તરત હે વિક્ટોરિયા, તો એવો કે જે આવે ને મોઢામાં મૂકે ને તરત ઓગળી જાય ને એવું ન બને, કારણ કે એને તો ઘણી વાર સુધી પલળે ચાવે અને પછી જેના કડક દાંત હોય ને તો એનાથી ભાંગે, નહીતર દાંત ભાંગે. આંબલીઓનો તૂટે ને તો દાંત તૂટે. પણ સાધુએ તરત આંબલીઓ થૂકી નાખ્યો અને એ સાધુ ગઢડામાં દાદાના દરબારમાં પહોંચે છે. અને એ સમયે મહારાજને નિત્ય દંડવત કરતા એક બે પાંચ પંદર દંડવત પ્રણામ કરે છે. એ સમયે મહારાજ કહે છે કે શું હવે રાખો? તો કે મહારાજ મારો અપરાધ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ છે, મારાથી એક આપની આજ્ઞા લોપાય છે. શ્રીજી મહારાજ કે તમે આ દંડવત કર્યા ને એમાં આવી ગયું? તો કે ના મહારાજ, મારાથી અપરાધ થઈ ગયો, મને માફ કરો. એટલે મહારાજે જાણ્યું કે પંચવર્તમાન સંબંધી કદાચ કંઈક મોટું વર્તમાન લોપાયું હશે, આટલા બધા ગદગદ કંઠે થઈને પ્રાર્થના કરે છે અને આવી પ્રાયશ્ચિતની વાત કરે છે. સંતોને મહારાજે સાઈડમાં મોકલી દીધા. મહારાજ અને પેલા સંત બે જ રહ્યા. મહારાજ કે બોલો શું વાત છે? કે મહારાજ મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, તમારું વર્તમાન લોપાયું છે. મહારાજ કે જે હોય કો શું છે? ત્યારે એ વાત કરે છે કે મહારાજ એક આંબલીઓ મારા મોઢામાં મૂકી ગયો, તમારી આજ્ઞા નથી અને આવી રીતે થયું તો મને માફ કરો.
શ્રીજી મહારાજે જાણ્યું કે આમાં કોઈ પંચવર્તમાન લોપ્યા નથી કે નાની મોટી કોઈ આજ્ઞા પણ લોપી નથી. આ તો એક સહજ રીતે નિયમ આપ્યો છે કે ભાઈ આવું ન કરવું, અને એમાં કોઈક વાર જાણે અજાણે થાય તો એ માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એના અંતરની અંદર ભગવાનને પ્રસન્ન કરવાની જે તાલાવેલી છે ને એ જોઈ મહારાજ કહે છે કે આનું કોઈ પ્રાયશ્ચિત્ત જ ન હોય. તમને જે પસ્તાવો થયો ને એ જ પ્રાયશ્ચિત છે. આનું નવું કોઈ પ્રાયશ્ચિત કરવાની વ્રત એકટાણા ધારણા પારણા કે ચાંદ્રાને કશું આમાં કરવાનું હોય નહીં. તમને જે પસ્તાવો થયો છે ને એ જ પ્રાયશ્ચિત છે. સંકલ્પ સત્ય ઉપવાસરે તે તો કરે છે જાણી મને પાસરે. મારા સંતો કેવા છે એ ગમે ત્યાં જાય એને ખોટો સંકલ્પ શુદ્ધ થયો હોય ને તો જાણે હું સાક્ષાત એની હાજર હજુર હોઉં એવું મને જાણીને આવી રીતે વર્તી રહ્યા છે. આવા એક નહીં 500 પરમહંસોના પ્રસંગો નિત્ય નવા દાદાના દરબારની અંદર બની રહ્યા છે. દાદો આ બધું જુએ છે, સાંભળે છે અને સમજે છે, એટલે દાદાના મનની અંદર પણ હવે નિરક્ષીરનો વિવેક બધો જ આવી ગયો છે. અને દાદાની ઉંમર થઈ રહી છે એ સમયને વિશે એકવાર વડોદરાના જે દિવાન કહેવાય ગાયકવાડ સરકારના દિવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ વળી ભાવનગરથી પાછા ફરતા ગઢપુર આવવાના આવે છે અને એને રાજવી તરફથી આમંત્રણ મળે છે. અને એને પણ ઈચ્છા થઈ કે સ્વામિનારાયણ આ દરબારમાં વિરાજમાન છે, સ્વામિનારાયણ કોણ છે, હું એમના ક્યારેય મળ્યો નથી, તો લોકો કહે છે કે ભગવાન છે, ચાલો ને આપણને એના દર્શન થશે. દાદાના દરબારની અંદર આવા મોટા એક દિવાનની જ્યારે પધરામણી થઈ રહી છે ને ત્યારે લોકોને એક ડર હતો કે આ બધા જે સરકારો હતા ને બધા રાજવીઓ એ લોકો તો બહુ સારા હતા, પણ એ બધાના જે કારભારીઓ ને છેક કચ્છ ભુજથી માંડીને જગજીવન દિવાનથી લઈને બધા જ નાગર બુદ્ધિના સાગર, પણ ભગવાન જાણે શું કોણ જાણે કેમ ભગવાનની સાથે એમને બનતું નહોતું. એની બુદ્ધિ એ માર્ગે ચાલતી નહોતી. રાજવહીવટની અંદર બહુ કુશળ હતા, ચતુર પ્રવીણ હતા, પણ ભગવાનને ઓળખવામાં, ભગવાનને પામવામાં, ભગવાનને સમજવામાં, સાધુ સંતોના દર્શન કરવામાં એની બુદ્ધિ દૂર રાખતી અને રહેતી, એટલે એક ઝીણા પ્રકારનો દ્વેષ પણ કરતા હતા. અને જ્યાં એવો લાગ આવે ને ત્યાં તો એવી રીતે સ્વામિનારાયણ કે સંતોને દૂર કરવા એવું બધું પણ ઘણું બધું યુક્તિ પ્રયુક્તિથી કરતા કરાવતા હતા. એટલે આ વડોદરા સરકારના દિવાન એ તો બહુ મોટા દિવાન કહેવાય. એ વખતે બધા નાના મોટા રજરવાડાઓની અંદર ગાયકવાડ સરકારનું રાજ એટલે સૌથી મોટું રાજ હતું. એનો દિવાન આવે છે તો એની ખૂબ સારી સ્વાગતા અને સરભરાને એવું કરવું. દાદા ખાચરી બધું જ કરે છે, દરબારની અંદર લાવે છે. એટલું જ નહીં પણ જેમ કોઈ માણસ મંદિરમાં આવતો હોય અને આપણે ભાષામાં કહીએ ને પીઆર વાળો પબ્લિક રિલેશન સારી રીતે એમ બધું એને સમજાવે ને એમ દાદા આખો દરબાર ગઢ દરબારની અંદર રહેવાવાળા સ્વામિનારાયણ ભગવાન અને એ સંતો પરમહંસો એની બધી ક્રિયાઓ એનું જે વાણી વર્તન એ બધી વાતો દાદા ખૂબ સૂક્ષ્મ રીતે સમજાવે છે. અને લોકોને તો મનમાં એવું હતું કે આને ખાલી આપણે કહેવું નહીં આ ભગવાન છે, કારણ કે ભગવાન શબ્દથી આ લોકો ભડકે છે એટલે જ દૂર રહે છે, પણ દાદાએ તો એને ભગવાન છે ને એવી બધી બહુ સુંદર વાત કરી. પરંતુ દાદાની કહેવાની જે રીત રસમ અને એનો વાણી વિવેક છે ને ગંગાધર શાસ્ત્રીને એટલો બધો સ્પર્શી ગયો કે એ દાદાની સામે ને સામે જોઈ રહે. અને પછી મહારાજના જ્યારે દર્શન કરે ને ત્યારે તેના મનને થયું કે જેનો સંગ કરવાથી માણસના અંતરની અંદર આટલી બધી શુદ્ધિ ને વૃદ્ધિ થઈ છે તો એના ભગવાન કેવા હશે. અને મહારાજના અક્ષર ઓરડીમાં દર્શન કરાવે છે. ગંગાધર શાસ્ત્રી બહુ રાજી થાય, અત્યંત ગુણ લઈને જાય છે. આ પ્રસંગ અહીંયા એટલે કીધો છે કે આગળ આનો એક પ્રસંગનો સંબંધ આવશે. બાલ ગંગાધર શાસ્ત્રી આવી રીતે ગયો ને ત્યારે બીજા બધા દરબારોમાં ખાસ તો જીવા ખાચરના મનની અંદર એવું હતું કે કોઈએ ભગવાનની વાત ન કરવી, પરંતુ દાદાએ તો બધી સ્પષ્ટ વાત કરી અને પેલા તો ગુણ લઈને ગયા એટલે જીવા ખાચરને જરા બધું બહુ સારું લાગ્યું નથી. આમ તો એવું કહેવાય છે કે જે દિવસથી એભલ બાપુ ચિત્તાની અંદર અગ્નિની અંદર બળાને એ દિવસથી જીવા ખાચર હવે ચિંતામાં બળી રહ્યા છે. પેલા બળી ગયા છે અને આ બળી રહ્યા છે, કારણ કે મહારાજ દાદાનું વધારે રાખે છે, દાદાના દરબારમાં વધારે રહે છે અને દાદો દાદો એવો શબ્દ કહેતા મહારાજનો કંઠ સુકાતો નથી. એટલે કે વારે વારે દાદો દાદો બોલે છે પણ દાદાને શ્રીજીનો હાથ અને સાથ છે. એક વાર એવું બને છે કે ગઢડાની બાજુમાં જ એક માંડવધાર કરીને ગામ છે, આજે છે એ માંડવધારની અંદર બે ભરવાડો હતા, જેઠો અને મેરામણ. એ પણ શ્રીજી મહારાજના પૂર્વજન્મના કોઈ અત્યંત દ્વેષી હતા.
ભગવાન સાથે એને વેર હતું, કૌંસને જેમ કૃષ્ણની સાથે હતું એવું જ આ જેઠો અને મેરામણ ગોવાળિયાને પણ ભગવાનની સાથે એવું વેર હતું. દાદા ખાચરની ઘણી બધી જમીન માંડવધારની અંદર હતી. એ જમીનની અંદર જે કંઈ પાક વાવ્યો હોય, વાવ્યા પછી એને નીંદે, એને સાચવે, મોટો થાય અને પાક લણવા ઉતારવા યોગ્ય થાય ને, ત્યારે જેઠો અને મેરામણ ત્યાં પહોંચી અને એ પાક ઉપાડી જાય, લઈ જાય. આવું વારે વારે બનતું હતું. એને માટે જે કંઈ પ્રયત્નો થતા એ કરતા હતા. પછી મહારાજે જાણ્યું કે થોડાક સમય ભલે આપણે એને શું કહેવાય કંઈક બહુ ડારો ન દીધો, કારણ હવે આવું વારે વારે થાય તો સારું નહીં. પછી શ્રીજી મહારાજે બાપુ જીવા ખાચરને બોલાવ્યા, કારણ કે મોટી ડેલીના ધણી કહેવાય, અને એને પોતાને પણ આવું કંઈક હોય, પાંચ જણા એને પૂછે ને પટલાઈ કરવાની હોય તો એને આમ સારું લાગે. એટલે સ્વામિનારાયણ ભગવાને જીવા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે બાપુ, આ જેઠો ને મેરામણ આપણને વારે વારે હેરાન કરે છે અને દાદાના બધા અનાજ ઉપાડી જાય છે, તો આપણે શું કરવું જોઈએ? ત્યારે જીવા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સલાહ આપે છે કે મહારાજ, મારું માનો તો તમારે ગઢડું છોડીને ચાલ્યા જવું જોઈએ, કારણ કે જેઠો અને મેરામણ એવા બાહુકા બળિયા આ બે ગોવાળિયા છે અને એની સામે એટલો બધો ભરવાડોનો સાથ ને સહકાર છે કે એની સામે આપણે જો લડાઈ કરીશું ને તો આપણે જીતીશું નહીં, અને પછી એક વાર જો વેર એની હારે કરીશું તો વેરથી વેર નહીં સમે, અને પછી તો એક ખાલી અત્યારે તો આ પ્રમાણે શું કહેવાય ત્યાંની માંડવધારની જમીન ઉપર જ કબજો મેળવે છે, પણ પછી તો એ ગઢડાની અને ઉગાઈ મેળીની જે જગ્યા છે ને ત્યાં પણ પહોંચશે. એટલે તમે જો મારું માનો ને તો એની સાથે બાથ ભીડવા જેવું નહીં. મહારાજ કે એમ? ઓકે હા.

થયા. એટલે બાપુને થયું કે હવે સ્વામિનારાયણ અહીંથી જાય છે. મહારાજ ગામની બહાર આગળ છે ઉગામેડી સુધી ગયા અને ત્યાં જઈને અબાઉટ ટન ત્યાંથી મહારાજે માંડવધારનો રસ્તો લીધો અને માંડવધાર આગળ જઈ અને જેઠા અને મેરામણનું જે ફળિયું હોય ને એનું ઘર ત્યાં આગળ જઈ અને મહારાજે જે ગાડામાં બેઠા ને ગાડાનો ઊંટડો એટલે આગળનો ભાગ, ગાડાને ઊભું રાખવા માટે આગળનો ભાગ, તમારે મોટા વાળા ટેલર હોય છે ને એની આગળનો ભાગ જ્યારે કાઢેલે ને ત્યારે બે પેલા લોખંડના જેકથી ઊભું રહે ને એટલે ગાડાનો આગળનો ભાગ ઊંટડો એટલે કે જેક. એ મહારાજે જઈને ગાડું એવી રીતે ત્યાં પછાડ્યું ને એના ફળિયાની અંદર તો જાણે હજારો તોપોનો અવાજ થયો ને એવો જબરજસ્ત અવાજ થયો. જેઠોનો મેરામણ તો મુઠ્ઠી વાળીને ભાગ્યા અને ગામના બધા પણ ભાગ્યા. અને એ સમયે એમના જે બૈરાઓ હતા એ આવી ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરી મહારાજને કહે છે કે મહારાજ અમને માફ કરો અને આજથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવે અમે આવું કર્મ નહીં કરીએ. આજે પણ ભરવાડ કોમની અંદર 100એ 100% રાજ ભરવાડનું એટલે એની પત્નીનું કહેવાય. આજે પણ સમાજની અંદર બધે હોય જ છે પરંતુ ભરવાડ કોમની અંદર તો ભરવાડ કોમની અંદર તો 100એ 100% સંપૂર્ણ શાસન એ લોકોનું જ છે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ જે ગણો કે જે ગણો એ હે ભગવાન કૃષ્ણે જે દિવસથી ચાલુ કર્યું ને એ દિવસથી પણ ગણો તો એનું સંપૂર્ણ શાસન કહેવાય. એટલે બાઈઓએ જ્યારે ખોળો પાથરી ભગવાનની પાસે માફી માગી અને આવી રીતે વચન આપ્યું એટલે મહારાજે કહ્યું બહુ સારું. હવે બને છે એવું કે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા નાના મોટા ઉત્સવો થાય. આપણે શિયાળાનો સમય આવે ને મહારાજ લક્ષ્મીવાડીએ જાય અને લક્ષ્મીવાડીની અંદર સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી દાદાનો આખી જે વાડી એ સંભાળી રહ્યા છે. ત્યાં જુદી જુદી પ્રકારના બકાલુ એટલે કે શાકભાજી વાવે, શેરડી વાવે, મૂળા ગાજર બોર, કાર્તિક આવ્યો શુશુ લાવ્યો મૂળા ગાજર બોર લાવ્યો, એવી રીતે કાર્તિક મહિનો આવે અને શ્રીજી મહારાજ સાંજના સમયે ઘોડીએ અસવાર થઈ અને દાદાને સાથે લઈ અને લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં નિત્ય નવતમ આવી લીલાઓ કરે. કોઈક વાર મહારાજ છે ને વાડીમાંથી તાજા મૂળા હોય ખેંચાવે અને સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને પણ મહારાજને સંતો ભક્તોને જમાડવાનો એવો ઉત્સાહ અને ઉત્સવ તે દરરોજ આવા નિત્ય નવા નવા ઉત્સવ થાય. કોઈક વાર મહારાજ વાડીમાંથી તાજા મૂળા મંગાવે અને એની સાથે તલ મૂળા હોય ને એને મીઠું સામાન્ય રીતે મૂળો હોય ને મીઠાવાળો કરીને ખાય ને તો જરા ફરસો સારો લાગે પણ એની સાથે શ્રીજી મહારાજનું આ કોમ્બિનેશન છે. મહારાજ છે ને તલ પણ આપે, તલ મીઠું અને મૂળો. તો એવું લખે છે સિદ્ધાંતભાઈ એક વાર બે ગાડા ભરીને તલ વપરાઈ ગયા. સામાન્ય રીતે મીઠું તો કેટલું લઈએ એવી રીતે તલ પણ થોડા થોડા આપતા ને હાથમાં તો બે ગાડા ભરીને આવી રીતે વપરાઈ ગયા. અને એક વાર તો 3 મહિના સુધી સતત દરરોજ મહારાજ લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં આગળ આવી રીતે ઉત્સવ થાય. સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી શેરડી કાપી એને માંદળિયા કરીને લાવે, મહારાજ બધાને ખોબે ખોબે પ્રસાદ આપે. એક વાર મહારાજને દર્શન કરાવવું હતું કે જે સંતો આપણને દરરોજ પ્રસાદ જમાડે છે ને એ વાડીના ધણી જે વાડી સાચવે છે એ ડિપાર્ટમેન્ટના હેડ, જેમ રસોડા ડિપાર્ટમેન્ટના હેડ અહીંયા ની ભરતભાઈની બધા સેવા કરે છે એવી રીતે એ સિદ્ધાનંદ સ્વામીને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે બોલાવ્યું કે લો પ્રસાદી. અને પછી એ સમયે મહારાજ કહે છે કે છેલ્લા આપણા 3 મહિનાથી આ ઉત્સવ ચાલે છે, કોઈએ શેરડી ન ખાધી એવા કોઈ સભામાં હોય તો ઊભા થાવ. એ સમયે સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી ઉભા થાય છે કે મહારાજ અમે 3 મહિનાથી અહીંયા રહીએ છીએ પણ અમે કોઈ દિવસ શેરડી ખાધી નથી, ખાવી નહીં અને ખવડાવવી એ પણ એક અદ્ભુત ભક્તિ છે, એ પણ એક અદ્ભુત સાધના છે. તો આવા બધા પ્રસંગો પણ જોવે છે મહારાજ એમને સાથે રાખે. એકવાર 1 મહિના સુધી શ્રીજી મહારાજ ગઢડાથી નીકળી અને માંડવધારની આગળ એક સહસ્ર ધરો છે, ખળખળીએ તો ખેલ રજાવ્યા નારાયણ ધરામાં નાય રે, અઢીતે ગાવમાં ઉન્મત ગંગા ઉગમણા નિર્વહેરે, મારા કેસર ભીના કાન ઉભા ગંગાજીને તીર. પ્રેમાનંદ સ્વામીએ જે બનાવેલું છે એ સહસ્ર ધરાનું આ કીર્તન છે. તો મહારાજ ત્યાં સ્નાન કરવા જતા હતા. 1 મહિના સુધી દરરોજ મહારાજ સ્નાન કરવા ગયા અને મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને સહસ્ર ધરે ખરેખર જવા જેવું છે. ગઢડાથી 2-2.5 કિલોમીટર જેટલું, એટલું ને 4 કિલોમીટર ગઢડાથી દૂર છે. પૂર્વ દિશામાં ગઢડાથી આપણે ગોંડલ તરફ જઈએ એ રસ્તા ઉપર જ આગળ આવે છે માંડવધારથી આગળ. મહારાજે ત્યાં આગળ હજારો વાર સ્નાન કરેલું છે અને એ નદીનું મહિમા ગંગા નદી કરતાં પણ વધારે
કહેલો છે એવું બહુ જ મહાપવિત્ર સ્થાન છે. એક મહિના સુધી

મહારાજ દરરોજ ત્યાં આગળ જાય અને દાદા ખાચર ગાડું ચલાવે, દાદા ખાચર પોતે ગાડું ચલાવે, મહારાજ અને મુક્તાનંદ સ્વામી ગાડામાં બેઠા હોય અને દાદાને આવી રીતે અપાર સુખ આપી અને મહારાજ એવી રીતે દાદાને આ પ્રમાણે લાડ લડાવી રહ્યા છે. દાદા ખાચરના નાના મોટા બધા જ પ્રસંગોની અંદર મહારાજનો હાથ અને સાથ હોય. આપણે એક પ્રસંગ અહીંયા ઓલું નહોતું એટલે કહ્યું નહોતો, પણ એ લોકોને તો પછી મહારાજનું એવું ઘેલું લાગેલું કે મહારાજ ગઢડાથી જ્યારે બીજે જાય ને તો પાણી પણ ન પીવે, ખાવાની તો પછી વાત જ કહું શું હોય. એટલે પછી મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવેલી અને કહેલું કે જ્યારે અમે અહીંયા ન હોઈએ ને ત્યારે એના દર્શન કરી અને તમારે જમી લેવું, અને તમારે અત્યંત જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૂર્તિ તમારી સાથે વાત પણ કરશે, તમારો થાળ પણ જમશે અને તમે જે કંઈ પૂછો ને તો એના જવાબ પણ આવશે. હવે તો દાદો મહારાજનો એવો લાડીલો થઈ ગયો છે ને કે મહારાજના મોઢામાંથી દાદાનું નામ સુકાતું જ નથી. એકવાર વહેલી સવારનો પહોર છે ને દાદા હજામત કરવા બેઠા છે, સેવિંગ દાઢી કરી રહ્યા છે, અને એ સમયને વિશે શ્રીજી મહારાજે અક્ષર ઉરડીમાંથી બૂબ મારી દાદા, તો દાદાએ આ અવાજ સાંભળ્યો અને તરત જ અર્ધી હજામતે એક બાજુ આમ દાઢીમાં સાબુ ચોપડેલો અને થોડુંક હજામતનું કામ કર્મ શરૂ કર્યું હોય એવા ઓલે દાદા ખાચર ગમે તેમ તો રાજવી કહેવાય, અને રાજની રીત છે ને એ જુદી હોય, એને ન આવી રાજકુળની રીત. રાણીને દાસી બે ભેગા રહેતા રહે અને જમતા કરીને ખાત, બંને સાથે રહેતા હોય ને જેવી રીતે રાણી જમે ને એવી રીતે દાસી જમતી હોય ને, પણ એ દાસીને જમતા આવડે, રાજકુળની રીત ન આવડે. રાજ કેવી રીતે ચલાવવું અને રાજાના કુંવરને ઉછેર સંસ્કાર કેવી રીતે આપવા એ દાસીને કંઈ ન આવડે. તો એવી રીતે રાજકુંવરની અમુક રીતો હોય. રાજકોટની અંદર તો એક ફક્ત રાજકુમાર માટેની કોલેજ હજી પણ છે, એ રાજકુમાર કોલેજ. એ કોલેજની અંદર ફક્ત રાજાના કુંવરને જ એડમિશન મળતું, બીજો ગમે તેવો બુદ્ધિશાળી કે હોશિયાર હોય ને તોય નહીં. તો એની આખી એક રીત રસમ જુદી હોય. તો દાદા પણ રાજવી કુંવર કહેવાય ને, અને મહારાજે એવી રીતે અડધી હજામતે બોલાવ્યા ને તરત જ ત્યાં ગયા અને દાદા હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજે કહ્યું શું કરતા હતા? મહારાજ હજામત કરતો હતો. એટલે મહારાજે જોયું કે એવું કંઈ ઇમરજન્સી કે અર્જન્ટ કામ નથી, એટલે કહ્યું કે પછી આવો. અને તરત દાદા ખાચર તો કાંઈ એવું નહોતું કે મને બોલાવ્યો તો બોલો, હવે ફરી મને ક્યાં વળી બોલાવવા, એવા કશું હતું નહીં. એટલે દાદા ખાચર સરળ સહજ સ્વભાવે સરળ રીતે પાછા ફર્યા. પણ કેટલાક ભાયાતો જે ત્યાં આગળ આવ્યા હોય ને બેઠા હોય ને, એ લોકો કહે દાદા તારા દરબારમાં ભગવાન રહે, અને એ ભગવાનની પાસે આવા વરવા વેશે આવા વિચિત્ર વેશે કંઈ જવાતું હશે? જરા એમાં તો કંઈક વિવેક તો રાખવો જોઈએ ને, એમાં તો શરમ આવવી જોઈએ, આવી રીતે ભગવાનની પાસે ન જવાય. ત્યારે દાદા ખાચરના મોઢામાંથી એક વેદ વાક્ય સરી પડે છે. દાદો કહેતા એક શરમ તો ત્યારે આવે જ્યારે સ્વામિનારાયણનું વચન ઉત્થાપાય, આજ્ઞા ન પડે ને ત્યારે શરમ આવે, એની આજ્ઞા પાળવાની અંદર કોઈ દિવસ શરમ હોય નહીં. તો મહારાજની નાની મોટી એક પણ આજ્ઞા દાદા ખાચર ક્યારેય આ પ્રમાણે લોપી નથી. અને એવા દાદા ખાચરને ત્યાં એકવાર એવું બને છે કે આ બધી જે રજવાડી રાજ્યને કારણે એ લોકોએ જે અમુક રાજને રાજ હક તરીકે ભરવાની હોય, જે જમીન હોય એમાંથી આવક આવી હોય ને, એમાંથી 10મો 20મો ભાગ અમુક કે રાજાએ જે રીતે નક્કી કર્યો હોય ને એટલો ભાગ પહેલા એમને આપવાનો હોય, એવી રીતે જેટલી જમીન હોય એનો કર મહેસૂલ તરીકે પણ આપવાનું હોય. અને જો ન અપાયું હોય તો ખેતરમાં એટલે કે જે કંઈ પાક થયો હોય ને એ પાક રાજાની હકુમત આજ્ઞા વગર ખેડૂત પોતાના ઘરમાં લાવી શકે નહીં. ખેતરમાં જે કંઈ પાક્યું હોય તે ગામની ભાગોળે ખળા વાડ હોય, બધાના ખળા હોય, એ ખળાની અંદર એ અનાજનો ઢગલો હોય અને રાજાના માણસો આવી અને રાજાનો પોતાનો માપ ભાગ પહેલાં લઈ જાય, પછી જેટલો ભાગ વધે ને એટલો જ ખેડૂત પોતાના ઘરમાં લઈ જઈ શકે. હવે દાદાને તો એટલી બધી જમીન હતી, એટલી બધી બધું અનાજ પાકતું હતું, તો જીવા ખાચરને તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે ચિંતાની અંદર બળી જ રહ્યા હતા, ચિંતાની અંદર બળી જ રહ્યા હતા. એને ઈર્ષ્યાગ્નિએ માજા મૂકી, એટલે એને થયું કે દાદાનું આ જે અનાજ છે ને આ વખતે એના ઘરમાં પહોંચવા દેવું નથી. એટલે પછી એણે જઈને ભાવનગર નરેશને ફરિયાદ કરી કે દાદાને ત્યાં તો આવી રીતે સ્વામિનારાયણ પડ્યા પાથર્યા રહે છે અને જે કંઈ અનાજ થાય છે ને એ તમને આપ્યા પહેલા જ ડાયરેક્ટ બધું એના ભંડારની અંદર ભરી દેવામાં આવે છે. ભોળા મનના કાચા કાનના રાજવી એ પણ આના કાન ભંભેરણીથી ભરમાયા અને ત્યાંથી એમણે એમનું લશ્કર લાઈક પોલીસ વગેરેને મોકલી અને ખળાની અંદર જે અનાજ હોય ને એના ઉપર બંદોબસ્ત કર્યો
કે હવે આ અનાજ તમારે ઉપાડવાનું નહીં. આવી રીતે દાદા ખાચરે જાણ્યું કે ભાઈ અહીંયા આગળ પોલીસનો બંદોબસ્ત થયો છે, હરજી ઠક્કર વગેરે જે કારભારી હતા એના દ્વારા જાણી લીધું, તો એવું તો વિશેષ કશું હતું નહીં. પણ આ બધું જ્યારે જાણ્યું ને એટલે પછી મહારાજને ખબર પડી, મહારાજ કે જે માણસો આવ્યા છે ને ચોકી પહેરા માટે એ માણસોને તમે દરરોજ જમાડો, એટલે કે લાંચ રુશ્વતથી નહીં પણ પ્રેમથી. તો તમે જે દરબારગઢની અંદર જમતા ને તો આ બધા પોલીસોને આમ તો એને જમવાનું કંઈ આપવાનું કંઈ ઓલું હોય નહીં, પરંતુ એ બધાને દરરોજ ઘી ગોળ રોટલા આ તે દરબારગઢની અંદર જે બધાને જમાડે ને એને જમાડવા લાગ્યા. હવે જીવા ખાચર પાછા ચિંતામાં બળવા લાગ્યા કે આ માણસને પ્રેમથી વશ કરી દે. અને પછી તો પોલીસોએ એકવાર દાદાના દરબારની અંદર પગ મૂક્યો ને એ દિવ્ય વાતાવરણ એનું જે આંદોલન છે ને એને અસર કરી ગઈ, એટલે એના મનના બધા પહેલા ફરી ગયા. અને એણે જોયું કે દાદા જેવો તો કોઈ પુરુષ નથી, એના અંતરની અંદર કોઈ કપટ કે કુળ નીતિ રીતિ હોય એવું કંઈ દેખાતું નથી, એની ચાલ એવી દેખાતી નથી, એના હાવભાવ એવા દેખાતા નથી, એની ક્રિયા એવી દેખાતી નથી. વળી એના દરબારની અંદર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન વિરાજમાન છે, અને આવી રીતે સંતો ભક્તો આવો સત્સંગ કરે છે, આવું દિવ્ય વાતાવરણ તો ક્યાંય જોયું જ નથી. એટલે પોલીસનું સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું. એ લોકોએ સામેથી કહ્યું કે તમારે જેટલું અનાજ જોતું હોય એટલું લઈ જાઓ, આ તો દાદો છે ને ભાઈ, એમાંથી એક કોણ પણ ન લે. તો એ કે અમારે એક પણ દાણો જોતો ને, જ્યારે ભાવનગર નરેશ એટલે કે રાજા તરફથી એનો હકુમત અમને મળશે આજ્ઞા, ત્યારે અમે લેશું, અત્યારે તમે તમારી આજ્ઞા પાળો, અમે પણ આજ્ઞા પાળીએ. પોલીસના મનમાં પ્રશ્ન થાય છે કે આ લોકોને ખોટા અમને અહીં રાખ્યા છે, અને એ લોકોને તો પછી છે ને બે ત્રણ દિવસ પ્રશ્ન થયા, પછી તો દાદાના દરબારની અંદર સંતોનો સમાગમ ને શ્રીજીના દર્શનથી આનંદ આવવા લાગ્યો, અને એણે સામેથી કહ્યું કે આમાં કંઈક જુદું લાગે છે. અને પછી એને લાગ્યું કે હવે આ પોલીસ પણ ફૂટી ગયા છે, અને થોડાક સમયની અંદર ખરેખર આ ખળા આ જે અનાજ છે ને દાદાના દરબારમાં જશે. આ બાજુ એવું બન્યું કે જે દિવસથી પોલીસે બંદોબસ્ત કર્યો ને એ દિવસથી આજુબાજુના 8-10 ગામોના દરબારોને મહારાજે બોલાવી અને પછી કહ્યું કે આપણે અહીંયા આગળ હમણે એક સપ્તાહ કથા વાર્તાનો યજ્ઞ કરવો છે, એટલે આ દરબારોમાંથી કોઈએ બાર ગામ ગામત્રે જવું નહીં. હે, આ બાજુ સુરા ખાચરથી લઈને આજુબાજુના 10-12 ગામના બધા દરબારો, મૂળ તો જીવા ખાચરને બાર ગામ ન જવું એટલું જ અગત્યનું છે, કારણ કે એ પાછા ભાવનગર જાય તો વળી નવું કંઈક ચાવી ભરાવે ને. એટલે મહારાજે બધાને ઓલું કરવા માટે ઘોડી જેમ કુંડાળે નાખે ને એવી રીતે બધાની બંદી કરી કે કોઈએ હમણે ગામત્રે જવું નહીં. તો જીવા બાપુ મનમાં આમ વિચારી રહ્યા, સામે બહુ ઓલું થયું ને પણ એને ચટપટી ઉપડી, કારણ કે આ બધા પોલીસો બધા હવે તો આના ફેવરમાં આવી ગયા ને. એટલે એક દિવસ મહારાજના દર્શન કરી અને પગે લાગીને કીધું કે મહારાજ જરા એક બહુ અગત્યનું કામ આવ્યું છે, તો જરા એક દિવસ માટે બારગામ જવું પડે એવું છે, કારણ કે પૂછ્યા વગર જાય તો ખોટું દેખાય. શ્રીજી મહારાજ અંતર્યામી છે, અંતર

0: ભગવાન તો અંતર્યામી કહેવાય, એ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. જીવા ખાચરની ચાલ કઈ બાજુની છે ને એ મહારાજને ખબર હતી. એટલે શ્રીજી મહારાજે સામેથી જીવા ખાચરને કહ્યું, બાપુ તો એમ કરો, જરા ભાવનગર પણ જતા આવજો, ભાવનગર જરા જતા આવજો અને સુસમાચાર છે લેતા આવજો. ત્યારે જીવા ખાચર કહે છે શ્રીજી મહારાજને કે દાદાના ખળા જેને અટકાવ્યા છે ને એને હું જોઈ લઈશ. ત્યારે શ્રીજી મહારાજ કે હું એને જોઈ લઈશ. અને જીવા ખાચરને તો કાપે ને તો લોહી ન નીકળે, હા એવા ઊંડા ઉતરી ગયા. એને થયું કે આ બધું જ જાણે છે, પણ મહારાજની રજા લઈ અને ઉપડ્યા. એને બીજું કોઈ ગામતરું નહોતું, એને ભાવનગર જ જવું હતું. અને ભગવાન એને કહે છે ને તો તમે ભાવનગરે જતા આવજો. અને ભાવનગરની અંદર પહોંચે છે ને વળી બાપુને કહે છે કે બાપુ તમે જે સિપાહીઓને મોકલ્યા ને એને તો નિત્ય ઘી ગોળના સીધા મોકલે છે, અને સિપાહીઓ તો સીધા થઈ ગયા છે, સરળ થઈ ગયા છે, અને હવે ટૂંક સમયની અંદર બધું અનાજ ત્યાં જવાની તૈયારીમાં છે. અને આ પ્રમાણે હવે જો તમે વધારે બંદોબસ્ત નહીં કરો ને તો એ અનાજ અહીંયા પહોંચશે નહીં. બને છે એવું કે ભાવનગર નરેશ કંઈક કામ પ્રસંગે, સોરી, ગંગાધર શાસ્ત્રી જે વડોદરા સરકારનો દીવાન છે ને, બાલ ગંગાધર શાસ્ત્રી, એ ભાવનગર નરેશની પાસે બે ચાર દિવસ પહેલા જ આવેલા છે. અને બંને કંઈક શાસ્ત્ર ચર્ચ અલા કંઈક રાજકારણની વાતો કરતા છે ને, એની અંદર વાતમાંથી આ વાત નીકળી. અને બાલ ગંગાધર શાસ્ત્રીએ ભાવનગર નરેશને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો અને એને કહ્યું કે તમારા રાજ્યની અંદર આવા ભગવાન વિરાજે છે અને આવું દિવ્ય વાતાવરણ, બધો અદભુત મહિમા કહ્યો. એટલે એને કહ્યું ને એટલે વજેસિંહ બાપુને થયું કે મેં આ જે કર્યું એ તો ખોટું છે, એવું એને મનમાં તો થયું. અને એની એ જે તજવીજ કરવાની હતી ત્યાં જ મોટે ડેલીના ધણી જીવા ખાચર ભાવનગર નરેશને ત્યાં આવીને ઉભા રહ્યા અને ફરીથી ભાવનગર નરેશને કાન ભંભેરણી શરૂ કરી. એટલે બાપુએ છે ને એની સામે ઊંચી ઊંચી આંખ કરી કે જીવા ખાચર તમે ભૂલા પડ્યા છો. અને બાપુને થયું કે આમાં તો કંઈક વાળવું. અને બરાએ કહ્યું કે તમારા ઘરની અંદર ભગવાન રહે છે ને, જેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ યાદવોની ભેગા રહેતા હતા અને ઓળખ્યા ને એને અભાગ્યા કહેવાય ને, એવી રીતે તમે અભાગ્યા છો ને, તમે ભગવાનને ઓળખતા નથી, એવી બે ત્રણ વાત કરીને એટલે બાપુએ છે ને લખોને ટોપી ફેરવે એમ પાટલી બદલી. એણે કહ્યું કે મારા બાપુ એટલે કે દરબાર રાજ વજેસિંહ બાપુને કહે છે કે બાપુ હું તો એમ કરો કે દાદાના જે ખળા છે ને એ હવે ઉપાડી લેવાનો તમે મોર છાપ એટલે કે એને સિક્કો મારી આપો તો હું લઈને, એને હકુમતનો સિક્કો મારી આપો તો હું એ લઈને જાઉં અને કહું કે ભાઈ હવે ખળા ઉપાડી લો. ત્યારે વજેસિંહ બાપુ એને કહે છે કે મૂકો જો રૂકો, રૂકો કહેવાય, રૂકો, એ રૂકો લઈને તો તમારે સાથે નહીં આવે, કોઈ અમારા માણસો જશે. અને અમારા માણસો જશે અને પછી દરબારે પોતાની હયાતીમાં હાજરીમાં જ આ પ્રમાણે સિક્કો મારી અને બે માણસને રવાના કર્યા અને કહ્યું કે જાઓ. આ બાજુ દરબાર વિલા મોઢે પાછા આવે છે, અહીંયા આગળ આવે છે અને જોયું તો આવી રીતે ભલા બે માણસો આવી અને દાદાના દરબારની અંદર આ પ્રમાણે ખળા ઉપાડવાની આજ્ઞા કરે છે. હવે આ જે આખો પ્રસંગ, આ લગભગ 8-6 કે 8 મહિના દરમિયાનમાં ખળા રોકાયા, તે દરમિયાનમાં એટલે એના થોડાક સમય પહેલા જ આખો એક અખાત્રીજનો દિવસ આવે છે. સામાન્ય રીતે જોયે તો વર્ષના વેલા દિવસમાં અખાત્રીજ એને વેલા તરીકે ગણાય છે, પણ એમાં કોઈ મોટો વિશિષ્ટ ઉત્સવ નથી હોતો. સ્વામિનારાયણ ભગવાને દાદાનું મન કેવું છે, દાદાના દરબારમાં અમે રહીએ છીએ એનું અમારા પ્રત્યેનું સમર્પણ નિષ્ઠા કેવી છે ને એ બતાવવા અખાત્રીજનો એક ઉત્સવ ત્યાં ઉજવે છે અને ગામોગામ કંકોત્રી લખીને બધાને બોલાવે છે. એ પ્રસંગ એવો છે કે દાદાના દરબારની અંદર નથી નાણા નથી દાણા. આવો રાજવી કુમાર કહેવાય જેના ઘરની અંદર ભગવાન રહે છે, જેના ઘરની અંદર એવા સાધુ સંતો પરમહંસો છે, જેને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ છે, જેને વચન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ બોલે ને તો મળું જીવતું થાય છે, મરેલાને જીવતા કરી શકે, ઘોડીને જીવતી કરી શકે, ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે, કોઈને દીકરો ન હોય તો દીકરો આપી શકે, એવા સમર્થ સાધુ સંતો ત્યાં રહે છે. છતાં પણ દાદાના દરબારની અંદર એક દિવસ, એ અખાત્રીજનો જે દિવસ છે એના પૂર્વ અને પછીના દિવસની અંદર ઘરની અંદર એક પૈસો પણ નથી, એટલે નાણું પણ નથી અને એક દાણો પણ નથી. છતાંય આ ઉત્સવ એટલો રંગે ચંગે ઉજવાય છે ને. અને ઉત્સવ પૂરો થયો એ સમયે દાદા ખાચરના કારભારજી હરજી ઠક્કર વગેરે બંને ભાઈઓ મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ, આ ચોપડાની અંદર હિસાબ તપાસો જુઓ. નિત્યાનંદ સ્વામી વગેરે હિસાબ તપાસે જુએ છે ને, તો કહે છે મહારાજ આમાં તો બહુ જ. તો કે શું છે? તો પછી ખબર પડે છે કે દાદાને ત્યાં તો છેલ્લા ઘણા દિવસથી પૈસા નથી અને બજારની અંદરથી બધું ઉધારે લાવે છે, અને હવે તો બજારમાં પણ ઉધારે આપવાની ના પાડે ત્યાં સુધીનું દેવું થઈ ગયું છે, અને ઘરની અંદર એક પણ દાણો નથી. મહારાજે જીવુબા લાડુબા દાદા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે બાપુ જ્યારે આવું જતું તો અમને કીધું હતું, તો બીજા પણ ઉત્સવ તો માગતા હતા અમે, વડતાલ કે બીજા કોઈ સ્થાનની અંદર જઈને ઉત્સવ કરે. મહારાજ કહે છે કે તો અમે પછી આવી રીતે હોય ને તો જતા રહીએ. ત્યારે એ વખતે દાદા ખાચરની આંખમાં આંસુ આવે છે, અને બીજા સંતો પણ એવું કહે છે મહારાજને કે મહારાજ જો આવી સ્થિતિ હોય ને તો પછી આપણે અહીંયા ન રહેવું જોઈએ અમારે. અને બધા સંતો કહે છે કે અમે સંતો ગામડે વિચરણ માટે જ નીકળી જઈએ. મહારાજ કે તમે નીકળો તો પછી અમે પણ નીકળીએ. અને અમે નીકળવાની જ્યારે વાત કરે છે ને ત્યારે દાદાની આંખની અંદર આંસુ આવે છે કે મહારાજ તમે જાઓ પછી અમારું શું. પણ કે દાદા તારા ઘરની સ્થિતિ તો જો, મહારાજ તમે છો એટલે સ્થિતિ સારી છે, તમે ન હોવ ને તો આવી સ્થિતિ થાય નહીં. અને એ સમયને વિશે પછી શ્રીજી મહારાજ પોતે સંતોને કહે છે કે સંતો કદાચ તમે જાઓ એ તો ઠીક, પણ અમે જઈએ ને તો આ દાદો જીવી નહીં શકે. કેમ?
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એમે ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે, અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો એટલે આવી રીતે ભગવાન સ્વતંત્ર છે, એ જાય તે કરી શકે અને કરે છે. પણ એ આવી બધી રીત સમજીને આપણે જે ભગવાનની ભજન ભક્તિ કરીએ તો કામ થાય. પણ જેમ મનુષ્ય દેહ ધારણ કરે છે અને મૂકે છે એ રીતે નથી, આપણી જેમ બધું નથી. આપણી જેમ દેખાય છે ખરા, પણ એ દિવ્ય અલૌકિક રીતિ છે. એ ચાહે શું કહી શકે, દેહ મૂકે ના મૂકે, એમને પ્રગટ થઈ આવે, બધું બધું થઈ શકે ભગવાન. પણ આપણને મહારાજ દયા કરીને કેવળ ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા, અને બધું કુળ કુટુંબ બધું બધી લીલા વિસ્તારી એ પણ અલૌકિક છે. પણ મહારાજે બધું બધા પરિચય આપ્યા છે બાળપણમાં, બધા ઘણા પરિચય આપ્યા છે. પણ એ તો બધું ઠીક છે, પણ મોર ભગવાનજી આપણા માટે બહુ સરસ કહી નાખ્યું. અસલી રીત જે ભગવાનને દેહ ધર્યા, દેહ જન્મ પામીને અને દેહ મૂક્યાની રીત બધું અસલી આપણી રીતે જ ભગવાને કર્યું છે, તે મોટા ભાગ્ય છે આપે. નહીં તો ભગવાન તો બધી રીતે કરી શકે, પણ એ ગૌ નથી કર્યું. એકદમ સામાન્ય મનુષ્યની જેમ જ બધું ભગવાન પ્રગટ થયા અને દેહ મૂકી, તે આપણા મોટા ભાગ્ય છે. એ તો ભગવાન તો અંદર એકદમ પ્રગટ થઈ જાય, કાંઈ હોય નહીં. પણ એ બધું જે એકદમ પ્રગટ થાય તો ભૂત ગણાય. ક્યાંથી આવ્યું? એ લોકોના હૃદયમાં બેસે નહીં એ વાત. પણ મહારાજે એવી રીતે કર્યું છે કે સીધા બધાના મનમાં બેસી જાય. પણ એને ભક્તો હોય એ આ બધી રીત અલૌકિક દિવ્ય માને. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે, અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગમાં આવશે નહીં. આવી રીતે સમજશો, સમજ્યા નહીં રાત. સ્વરૂપ તો એનું એ છે આપણા જેમ છે એવું તે, પણ સમજમાં આ સમજણે કંઈ મન બુદ્ધિ પહોંચાડવાની છે. દેહ તો બરાબર છે અને આ રીતે સમજીને જો ભજન ભક્તિ કરશું તો આ કલ્યાણ માર્ગમાં કોઈ રીતે વિઘ્ન આવશે નહીં. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, આ સ્વરૂપની દ્રઢતા વિના ગમે એટલો ત્યાગ રાખો ને ગમે એટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. ઉપવાસ બધા કરવાના છે આપણે, એ સાવ મૂકી દેવાના નથી, પણ એ આપણે નિયમમાં મહારાજે જે નિયમ આપ્યા છે એમાં રીતે કરવું. પણ ટૂંકમાં કે આ જે ભગવાન જે આ રીતે પ્રગટ થયા અને આપણી રીતે વર્ત્યા એ આપણા ધર્મ ભાગ્ય છે. સહેલાઈથી કોઈ રીતે આટી ઘૂંટી આવે નહીં અને સહેલાઈથી આપણને જ્ઞાન આપ્યું. અને જે ભગવાનનો ભક્ત હોય ખરેખર એ બધી રીત જાણી શકે. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? હવે આ બધા ઘણા ભક્તોને આવી રીતે દ્રઢતા હોય છે, પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી મહારાજ કે એટલે સમાધિમાં આપણે કેમ જતા નથી એ વાત. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે એમ સમજવું, એ ભગવાનની ઈચ્છા છે. અને ભગવાનની ઈચ્છા કંઈક એમાં રહસ્ય હોય આપણને ખબર ના પડે, પણ જો મા એ પરચા અને બધું બધા સત્પુરુષો પરચા આપ્યા છે બધા, પણ એની મહત્તા નથી. આપણે ભગવાનનું સ્વરૂપ સમજવું એની મહત્તા છે. અને એ સમજાય તો પરચા અર્ચા હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ જે સ્વરૂપ સમજવું એ મુદ્દો છે. આવી રીતે ભગવાનને સમજવા જે મહારાજે જે આખા મધ્યના 13માં વાત કરી એવી રીતે સમજવું એ મુદ્દો છે. પછી બીજો થાય કે ના થાય, પ્રાણ ઇન્દ્રિયો લીન થાય કે ના થાય, બધું ભગવાનની ઈચ્છાથી રહે છે. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહેવું છે એમ સમજો, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. બસ સ્વરૂપ સમજવાની વાત છે. તમે કોઈ ચમત્કાર તમને પોતાને ચમત્કાર થાય કે ના થાય, તમે ચમત્કાર આપો કે ના આપો, એ બધું કોઈ કોઈ વસ્તુ મહત્ત્વની નથી. સ્વરૂપ સમજવું, ભગવાન જેમ છે એમ સમજવા, એ જ મહત્ત્વનું છે. અને એમાં તમે સાવ સાધારણ સામાન્ય લાગો, પણ તોય ભગવાનની દ્રષ્ટિમાં બહુ મોટા કહેવાય. એ તો કૃતાર્થ છે અને તો અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. સર્વ સાધનના અંતને પામ્યો છે. ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ બધો મુદ્દો આવી ગયો, બધા સાધનો આવી ગયા. જેમ કોઈ આપણે કરોડપતિને ત્યાં જન્મ ધર્યો હોય એ કરોડપતિ જ કહેવાય, પણ એને કંઈ ભણવાનું ભણે કાંઈ જરૂર નથી. એ દેખાય ભણે તો બરાબર છે, પણ ના ભણે તો એને કંઈ પૈસો જો આ લોકમાં પૈસો મુખ્ય છે તો પૈસો જે રીતે પામે, ભણો કે ના ભણો, પણ પૈસો બધું હાથમાં આવી જાય તો બધું થાય. એમ મહારાજ કહ્યું આ સ્વરૂપ સમજ્યું એ મુદ્દો છે. પછી કોઈ સાધનની જાણ હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ મુદ્દો ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ મુદ્દો છે. અને જેને સ્વરૂપ ઓળખાય જેમ છે એમ ઓળખાય, તો એને કાંઈ કરવું બાકી નથી. મોક્ષના માર્ગમાં કાંઈ કરવું રહ્યું નથી. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી જાય તો કોઈ રીતે વાદો ભાગશે નહીં. માટે દેહ છતે તે પ્રકારે આવું રહસ્ય સમજાય એવો ઉપાય કરવો. જો આ ભયાત્માન સ્વામી મહારાજના વખતમાં હતા, 116 વર્ષની ઉંમર થઈ પણ તોય દેહ છૂટ્યો નહીં. એમના સમકક્ષ હતા બધા, ઘણા બધા દેહ છૂટી ગયો અને ધામમાં બેસી ગયા. પણ એને સમજણ હતી આ, અને આ શ્રીજી ભયાત્માન સ્વામીને આ કસર રહેતી હતી. અને પછી એ કસર ભાગી જ્યારે ગુણાતીતાન સ્વામી સમજાવ્યું બધી વાત, પછી દેહ છૂટી ગયો. એટલે શ્રીજી મહારાજે બીજા વચનામૃતમાં પણ કહ્યું છે કે 5 દિવસ વહેલા મોડા જીવું અને સ્વરૂપની કસર રહી ન જાય એ ટાળીને આપણે દેહ છોડવું એમ કહ્યું. એટલે મહારાજે ખૂબ મહત્ત્વ આપ્યું છે. અને બરાબર ખરેખર તો એ જ છે કે સ્વરૂપ ઓળખાયો. જો મહારાજે 57મા વન કહું કે ઉર્ધુ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને ગમેલો ત્યાગ રાખતો હોય અને બધું કરતો હોય પણ જો એ સ્વરૂપમાં સમજામાં કસર રહી જાય તો એને એને એનું કલ્યાણ બહુ કાળે થાય. એટલે આ મુદ્દો સમજવો છે અને આપણે બધા અને શાસ્ત્રીમાં દ્રઢ કરાયું છે, યોગીઓ પણ પ્રમુખ સ્વામીમાં દ્રઢ કરાયું છે. એટલે આપણે આ હાથમાં વસ્તુ હાથમાં આવી ગઈ છે પણ તોય આપણે આ ખામી ભાંગશે તો જ કામમાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણો સેવા સંપ્રદાય છે. શ્રીજી મહારાજે પહેલાં સેવાક્રમની સેવા કરી, કેટલે હદ સુધી કરી કોઈ ના કરે. અને શ્રીજી મારી ઉંમર તો 15 વર્ષની હતી. 15 વર્ષ વિચારે ના આવે કોઈને. અને પહેલાં દુઃખી થઈ ગયા હતા સંન્યાસી, એમની સેવા અને હદ બેહદ કરી. પછી ગુણાતીતાન સ્વામી તો ચોક વાર્તા હતા 82 વર્ષની ઉંમરે. મંદિરનો ચોક કેટલો મોટો હોય. અને ભગતજી મહારાજે તો વાસણ ઉટક્યા છે, બધી સેવા કરી છે. શાસ્ત્રી મહારાજ તો નાના હતા, વાસણમાં અંદર બેસી જઈને પછી ઉટકતા. અને યોગી આપ્યા કે અમે તો નખ કાપ્યા જ નથી, ઘસાઈ જાય જેટલા ઉગે એનાથી ડબલ ઘસાઈ જાય, ક્યાં નખ કાપવાનું. અને વાસણ ઉટકવામાં અને પ્રમુખ સાહેબ મહારાજે તો પોતે ચાદર ઓળાડી તે દિવસે જ સેવા કરી છે. કોઈના કોઈનો વિચાર એ ના આવે. તો જો આપણે સેવા સંપ્રદાય છે, સેવા. અને શ્રીજી મહારાજે ખાસ કર યોગી આપણે કહેતા કે આપણે કાંઈ ના આવડે પણ સેવા કરવા મંડી પડીએ તો આગળ આવી જાય. એટલે અને સેવાની એમાં કોઈ નમે નહીં. સેવા નમવે તો બહુ મોટી વાત છે. અને આપણે તમે બધા સેવા કરી છે કેટલા 17 દિવસ 1700 છે. અને ખરેખર ખડે પગે સેવા કરી અમે તો જોયું છે. બધા બધાને આપણે જઈએ નીકળીએ માર્ગ કરીએ તો બધા સેવામાં જ જોડાયેલા હોય બધી. એટલે એ બહુ મોટી વાત છે. એટલે બધાને સાંઈ બાપાના આશીર્વાદ છે. આવી રીતે સેવા કરતા રહો, આગળ વધતા રહો અને જો પ્રમુખ સાહેબ અરે ગુણાતીતાન સામે વાત કરી કે સેવા કરે અને જ્ઞાન શીખે તે વધતા જાય, એકલી સેવા ને એકલું જ્ઞાન એ વધે નહીં ઘટે નહીં, ને એક એક ના કરે તો ઘટી જાય. પણ તમે બધા જ્ઞાન શીખો છો, સત્સંગ પરીક્ષા આપો છો, આ કરો, ક્યાં સુધી મોટા ઘરડા હોય એ પરીક્ષા, સત્સંગ પરીક્ષા, એટલે જ્ઞાન શીખે છે અને સેવા કરે છે. અને જ્ઞાન તો મૂળ મુદ્દો, મહારાજ સ્વામીને જ્ઞાન થાય ને બધું આવી ગયું, કોઈ વસ્તુની જરૂર નથી. એટલે આપણે આમાં દ્રઢ પ્રીતિ છે અને સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ છે, બધું સાર અનુસાર છે. એટલે આપણે એ રીતે દ્રઢ પ્રીતિ કરીને અને સેવા ભક્તિ કરવી, દાસના દાસ થવું, મહિમા એકબીજાનો મહિમા સમજવો, અને આવી રીતે જવાહરલાલ લોકો વાત કરે છે, દિવ્ય છે, એકાંતિક છે, ધોર્યા બધા વાત કરે, દાસાનો દાસ અલગ. એટલે આપણા જો મૂલ્યો છે એ વાત આ લોકો કરે છે, એટલે આપણે તો દ્રઢ રાખવું જોઈએ અને આ રીતે વધારે તો જ કામનું. એ તો બીજી બધી અવરાય કહેવાય, મહાકુસંગ કહેવાય. એટલે આપણા જે મૂલ્યો છે એ પ્રમાણે વર્તું અને આનંદમાં રહેવું, છકમાં રહેવું, કેફમાં રહેવું, સદાન સાંઈ મહારાજ.

श्री स्वामी नारायण भगवान की जय। सर यो को बोलता था प्रार्थना मेहरावनी प्रार्थना एमा एक बात आई जे बात आप बदता है सड़क करवा जेवी एम थे योगी बापाए कहू के तमा गमे तेव शिष्य होय पण तेने मुकी दईए गमे तेव शिष्य। अरे आप जोईए तो लालो पाड़ो अरे लाला पाड़ानी एटली बधी महत्ता हती अने श्रीजीमां ज हाथ पकड़ीने चाले અને લાલાને યાદ કર્યા જ કરી સ્વભાવમાં જુએ ના જુએ તો મહારાજને દુઃખ થાય એવી રીતે હતા એટલે એકદમ નિકટ એકદમ નિકટ સંબંધ ધરાવે તો આવા શિષ્યને કોઈ મૂકે નહીં પણ શ્રીજી મહારાજે મૂકી તરત મૂકી દીધા તરત એકદમ અને મૂક્યા તો કેવા મૂક્યા ભૂતની યોનીને પામે તો જે મહારાજ કોઈ હરિભક્તનો દ્રોહ થાય એ જરાય ગમતું નથી તમારા મનમાં તમે રાસ્તા હોય આમ પણ કોળીની કિંમત એટલે આ નજરે જોયું આપ લાલાપાળાની વાત અને ગોપાલ સ્વામી દ્રોહ કર્યો એટલે ભૂતનીઓને પામ્યા કેવા હતા કેવા મહારાજને એમના દર્શન વિના ગમે નહીં એવા હતા અને મહારાજે કહ્યું કે લાલા તને સાક્ષાત હું આવીશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ આટલું બધું મહત્વ હતું પણ એકદમ મૂકી દે ગોપાલ સિંહ દ્રોહ કરે એટલે એ લાઈને ચડવું જ નહીં બીજી વાત આમાં આવી હતી મેરવણી પ્રાર્થના કે મહારાજ જે આપણને બધી આટલા અમૂલ્ય વાયદા આપ્યા છે અને પોઝિટિવ જ્યાં બધું સમૃદ્ધ કરવાનું હોય એ મહારાજે કહ્યું હઠીસિંહને મારા ઝીણાભાઈને કહું કે હઠીસિંહને કંઈ ભલામણ કરવી છે બધા યાદ રાખવા જોઈએ બધા સ્વામી કે તમારો હશે તમે જ ખબર રાખશો મારે કહેવું જ નહીં પડે અને નહીં હોય તો આવા શબ્દો ખાસ કંઈ બીજા બધા ના હોય તો બધાની આવા શબ્દો આપણે હૃદયસ્થ કરવું તો કામ થઈ જાય હવે છેલ્લાનું છેલ્લું અષ્ટમ હતા છેલ્લાનું છેલ્લું પણ આપણે તો ગમે ત્યાંથી ઉપાડીએ તો પહેલું જ આવે વિશલ્યકરણી ઔષધિનું સ્વામિનારાયણ હરે સંવત 1386ના અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખચરના દરબારમાં ઉગમણ દ્વાર ઓળાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સત્સંગી આગળ વાર્તા કરી છે સર્વે પરમહંસ અને સર્વે સત્સંગી અગત્યનો વિષય છે એના ઉપર વાત કરી અને અગત્યનો વિષયને મહારાજે એટલી સહેલી
ભાષામાં મૂક્યું છે આ પ્રશ્ન, એકદમ સહેલી ભાષા. બીજા અમારે દારેસલામ હતા, યોગીઅપ્પા વખત હોય દારેસલામ ગયા હતા, તો યોગીઅપ્પાએ પહેલાં બધા વાત અમે સભા કરીને એના આગલા કલાકમાં બીજા પંડિત આવતા અને બધી વાત કરતા, તો એમની બધી માયાની એટલી બધી વાત કરી કોઈને સમજાય જ નહીં કંઈ, એવી ચીકણી. અને પછી સંત સ્વામીનો વારો હોય, સંત સ્વામી એક જ આ કલમ પ્રમાણે બધાને સમજાઈ ગઈ વાત કે માયા શું છે અને બીજા બધા. એટલે પંડિતો એમ સમજે કે વધારે બધું પીસી ફેન કરીને એમાં બધું બહુ ગોર ગોર કરીને વાત મૂકવી એમાં મહત્તા સમજે. શ્રીજીમાં એવું કાંઈ નહીં, એકદમ તરત સપાટ તરત જ જવાબ ને પ્રશ્ન તરત સમજે, જાય બધાને સમજાય એ રીતે મૂકે. તો મહારાજે કહું, પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? ભગવાનની માયા તે કઈ? હવે મહારાજે મૂકી દીધી હોત તો કોઈનો પ્રશ્ન ન થાય, માયાને છોડી દીધી હોત મહારાજે તો કોઈનો પ્રશ્ન ન થાય. તો એમાં બહુ રહસ્ય છે. અંદર તમારે રોગ અંદરમાં પડ્યો હોય અને ટૂચ ટૂચ ટૂચ બધું ચાલ્યા કરતા હોય એ કામમાં નાખે, કાઢી નાખે, પછી સુખ થાય. જેને જે સુખ થાય એની વાત જુદી. એટલે મહારાજે માયા રાખી છે એ બધું કારણ છે. અંદરથી બધી ખોતરીને કાઢીને આવે અને ભગવાન જેવા પુરુષ હોય એને ઉડાડી દે મારા નહીં. પણ એમાં આખી દુનિયા ગોથા કાયા કરે. તો મહારાજે સત્સંગીને આ લાભ આપ્યો છે. સત્સંગી સત્સંગ કરે છે એને બહુ મોટી પદવી મળે છે. આ મોટી પદવી છે, આ દેખાય નહીં આપણને. આપણે કંઈ ઇનામ મળે ને આ મળે ને પારિતોષિક મળે ને નોબેલ પ્રાઇઝ મળે ત્યારે આપણને બધું એમ થાય કે આ ઇનામ મળે. પણ આ વગર ઇનામે ઇનામ એટલું મોટું ઇનામ માયાથી પર થવાની વાત, જેના હાથ જેની શક્તિ છે માયા એ ડીલ કરે છે, એ જ વ્યવસ્થા કરે છે. તો બધી પ્રશ્ન જ ક્યાં રહે છે? ભગવાનની માયા તે કઈ છે? તો જો એકદમ, તો દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થ વિશે મમત બુદ્ધિ, એ જ માયા છે. તે માયાને ટાળવી, મારું તારું બસ આટલું, મારું તારું ચાલ્યા કરે એ જ માયા છે. અને એમાં તો આખી દુનિયા બ્રહ્માંડો બધા ડૂબેલા છે. મારું ને તારું એ દેહભાવ છે, સખત દેહભાવ છે. અને ઠેક પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી કે બધા જ એમાં આવી જાય છે, મારું તારું. પણ એટલે ઉપરની પદી ઓછું હોય, પણ હોય તો ખરું. અને એમાં હોય તે તો બધું ખુરદો કાઢી નાખે. જેટલા મોટા માણસ હોય એમાં એક ભૂલ, પેલો રિક્ષાવાળો એની ભૂલ હોય, એટલી ભૂલ હોય તો કાંઈ નથી. અને મોટા ઓફિસરો બધે એમાં જરા ભૂલ પડે તો બીજા અંદર નીચે લાખોને અસર થાય એની. તો જે મહારાજે વાત કરી,
ભગવાનની માતે કહી છે કે દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થ વિશે મમત બુદ્ધિ, એ જ માયા છે, તે માયાને ટાળે. એકવાર પ્રભુ સ્વામી મહારાજ પુરુષાસન હતા અને રોજ ઓલા સ્લેટમાં લખી આપે અને ઠાકોરજી આગળ મૂકે કે ઠાકોરજી લેસન કર્યો એવી રીતે. તો સંતે સ્લેટ ધરી બાપા આગળ, બાપા તરત એક સેકન્ડમાં લખી આપ્યું કે અહમને મમત્વ ટાળીને ભગવાન ભજી લેવા. આ બુદ્ધો છે, બધાને સાર અનુસાર આવી જાય છે. ભાઈ એટલે ગોથા ખવડાવે છે ને, મારું તારું બધા એવા ફસાયા છે, એવા ફસાયા છે, છોડી શકતા નથી. અને સગાવાળાને વિશે તો કેવું હોય, એ તો આ જે જાણ પણ યુક્ત હોય એને ખબર પડે બધા. દેહને શમ બુદ્ધિ, દેહ સૌની પ્રધાન વિશે મોત બુદ્ધિ, એ જ માયા છે, તે માયાને ટાળવી. બસ આટલું જ ખેલે મોક્ષ, આટલું થઈ જાય એટલે મોક્ષ થઈ જાય. અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. આ માયાને અહમને મમત્વ મારું તારું એ જે ટાળે એને એને માય કે એ માયાને તર્યો કહેવાય. અને એ માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનનો પ્રીતિ કરવી, એટલો સરળ શાસ્ત્રનો સિદ્ધાંત છે. માયા ટાળ્યા વગર તો આપણે કોઈ કામ કરતા હોય, વચ્ચે નાનો બાળક હોય તે દખલ કરતો હોય, વચ્ચે પેન લઈ લેતા, ઢાંકણું લઈ લે, આમ કરે, તમને સુખ જ ના હોય. તો એવી રીતે માયાને ટાળ્યા વગર ભગવાનનો હિત થાય નહીં. એ બધું નાનો બાળક જેમ હેરાન કરે પપ્પાને, એના જીવ થાય. અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી, એટલો સરળ શાસ્ત્રનો સિદ્ધાંત છે. બસ બધા શાસ્ત્ર આટલું સિદ્ધાંત છે, બીજી કાંઈ નહીં. અને માયાને ટાળી ભગવાન પ્રીતિ કરે, એટલું સરળ શાસ્ત્ર. તેને આજ સમજો કે ઘણે દિવસે કહીને સમજો. આજે સમજી જાઓ હું ને મારું ટાળા તો ઘણું બધું, અને ઘણે વર્ષે ઘણે કલ્પે તમે આ ગોતા ખાવ, પણ કરવાનું આટલું જ છે. નારદજી ઈર્ષા થઈ, તુંબરું ભગવાન આગળ આવીને કીર્તન ગાન કરે, ભગવાન રાજી થાય અને ઈનામ આપે પારિતોષિક. નારદજીને ઈર્ષા થઈ તો નારદજી એને હરાઈ દેવા માટે કેળકસી પછી શિવજી ઉપર તપ કર્યું, શિવજી પાસે વરદાન લીધું તો ભગવાન રાજી ના થયા. પછી ઘણું બધું કર્યું, સાત મનવાંતર સાર મનુ રાજા થઈ જાય એટલા સુધી નારદજીએ દાખલો કર્યો, પણ તોય ભગવાન રાજી થયા નહીં. અને જ્યારે તુંગરું સાથે ઈર્ષા મૂકી અને તુંગરુના પક્ષમાં ભરી ગયા, એક થઈ ગયા, તો ભગવાન તત રાજી થયા. તો આટલું જ કરવાનું હતું, સાત મનવાંતર સુધી સાધના કર, કઈ હશે આટલું જ મૂકી દેવાનું. જેની સાથે ઈર્ષા હોય એ નમી દેવાનું, પચી જાય. પણ આટલું લાંબુ કર્યું એટલે આપણે પણ મૂર્ખાઈ ના કરી. મહારાજે બતાવ્યું છે તરત બાંધ છોડ કહીને તરત પતાવી દેવું, લાંબુ ના કરો. લાંબુ જેટલું લાંબુ કરે એટલે વધારે કરડાવો ગુચાવો એવું થાય. અને એ માયાને જેને ટાળી તે માયા,
અને માયાને ટાળીને ભગવાન પ્રીતિ કરવી એટલું સરસ આસન સિદ્ધાંત. તેને આ સમજો, ઘણી દિવસે કંઈ સમજો અને પછી મા દર્શન આપે. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે ભગવાન પાસે એમ જ માગ્યું છે. જે શું માગ્યું છે? અમમતરૂપ માયા થકી રક્ષા કરજો. આપણે તો કેળ કસીને જોઈ લઈશ, જોઈ લઈશ એ શું કરવાનું છે. જોઈ લેવાની વાત જ નથી, નમી દેવાની વાત. આ સત્સંગ નમતા જ રહેવું, એ સત્સંગ નમતા જ રહેવું, નમતા જ રહેવું, એમાં માલ છે. હનુમાન, નારદ, પ્રહલાદ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે ભગવાન પાસે એમ જ માગ્યું છે, અહમ મમત રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો, પછી રક્ષા કરજો. એ તો વાત બરાબર. હવે ખુરશી ખાલી પડી હોય અને કોઈ ધણી ના હોય તો જે ખાલી કરીને ગયો હોય એ પાછો એને બેસી જાય, તો એનું ડિસ્પ્લેસમેન્ટ જોઈએ. બીજો કોઈ ખુરશીમાં કોઈ વ્યક્તિ આવીએ તો બીજો ઘૂસે નહીં, પણ જે ના હોય એટલે માયા છે. માયા અમતુરું માયા થકી રક્ષા કરજો. તમારી વિશે પ્રીતિ થજો, મુદ્દો આ છે. પ્રીતિ થજો એટલે વ્યક્તિ ગોઠવી ગઈ અને પછી માયા પાછી આવે નહીં. અને પ્રીતિ થવાની વાત ના જો આપણે ચૂકી ગયા કે અમતરૂપી માયાથી રક્ષા કરજો, એટલું જ ત્યાં સ્ટોપ થઈ ગયું, તો માયા પાછી આવીને ચડી બેસે. પણ પ્રીતિ કરે ભગવાન, એ વ્યક્તિ આવી ગઈ તો પછી સલામતી રહે. એટલે આપણે અમતરૂપી માયા ટાળીને ભગવાન વિશે પ્રીતિ થજો. એ પ્રીતિ થવા એ મોટી મુદ્દાની વાત છે. અને તમારી છે પ્રીતિ, અને માયાને તરા હોય ને તમારી છે પ્રીતિવાળા હોય, કોનો સંગ કરો? આમાં જે માયાને તરા હોય એ તમારી વિશે અખંડ ભાવ હોય, મિત્ર ભાવ હોય, તમારે તમારા દાસ થવા મથા ઈચ્છા કરે, એ બધા વિશે પ્રીતિ થજો. અને માયન તરા અને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો. અને સાધુની વિશે હેત ને મમત્વ થજો. એ પણ પછી સાધુ સંગ એટલો સમાગમ કામમાં ના આવે, પણ એ સાધુની વિશે પ્રીતિ મહત્વ થજો તો કામમાં આવે, તો આગળ વાત બને. નહીં તો ત્યાં બધી ગડબડ થાય. માટે આપણે પણ એમ કરવું. આપણે શું કરવું? મારું તારું મૂકવાનું, બીજું કાંઈ નહીં. મારું તારું મૂકવાનું અને ભગવાનની છે પ્રીતિ કરવાની. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મન નિધિધ્યાસ કરવો. આપણે તો બધું કચરો માગીએ છીએ, ઘર થઈ ગયા, પાસપોર્ટ થઈ ગયા, આ થઈ ગયા, એનો કચરો. હવે આવો અવસર આવ્યો છે, ધન્ય આપે એટલો મોટો અવસર આવ્યો છે. ભગવાન શ્રીજીમાં સ્વામિનારાયણ ભગવાન, સ્વરૂપરી ભગવાન ને વિશે પ્રીતિ થશે, એટલી મોટી વાત છે. એ છોકરા છોકરી પ્રેમ લગ્ન કરે, ધન્ય માને, કેટલું બધું. અને પછી એને લાતો લાતમ લાત કરે, એને વિશે એ બધું છોડીને આપણા ભગવાન વિશે પ્રીતિ થજો. અને એવા હરિભક્ત હોય જે પ્રીતિવાળા, એને છે એ થજો અને એના વિશે પણ નિર્દોષ ભાવ રાખજો. આટલું જ છે આ સત્સંગ.
માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનું શ્રવણ મનનિધિધ્યાસ સાક્ષાત શ્રવણ મનનિધિધ્યાસ કરે તો જ આવે. એમનું ખાલી એકવાર વિચાર આવી જાય એમ ના ચાલે. મારે શ્રવણ મનનિધિધ્યાસ વારંવાર કર્યા કરવું. જે વાત લીધી છે આ વ્યવહારમાં જ તમે કરો છો. જે વાત લીધી એને પાર પાડીએ છે તો સત્સંગ આવો મોટો લાભ મળ્યો છે. ક્યારે મળ્યો નથી એવો લાભ મળ્યો છે. હવે બીજા બધા ના તો ના પાડીએ, બધો વ્યવહાર તો કરવાનો છે, નહીં તો રોટલા ફાંફા બધું છે. પણ અહીં ધ્યાન મનમાં તો હૃદયમાં આવત રહેવી જોઈએ. મનની દિયા સાક્ષાત્કાર એ વચનામૃતમ એ રીતે હજુ અધૂરું છે.

હવે એકવાર આપણે સમૂહની અંદર જોરથી જય બોલાવી દેશું, કારણ કે સભા બાળમંડળ જેવી છે, એટલે જય પણ બાળમંડળ જેવી જ જોઈશે. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. યોગીજી મહારાજ કહેતા કે એક ભમરો હતો, એક વ્યક્તિ જાંબુ ખરીદે, એની જોડે ભમરો આવ્યો. પછી ભમરાને ખબર પડી કે આપણે જાંબુની જોડે તોલમાં આવી ગયા છીએ. પછી એને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યારે પેલા એ કહ્યું કે હવે તું ચું કરે કે ચા કરે, તું તોલમાં આવ્યો છે એટલે હવે છૂટવાનો નથી. એમ હવે આપણે શિબિરમાં આવી ગયા છે એટલે પૂરી નહીં થાય ત્યાં સુધી તો છૂટવાના છીએ જ નહીં. હવે બેસવું એના કરતા શાંતિથી સાંભળવું એ વધારે સારું, કે કઈ કૂતરી ગયો તો ક્યાં વાંધો છે. હવે આપણે ખૂબ જ અગત્યનો વિષય, કદાચ આપણે કલ્યાણ કરવું હોય તો વાંધો નથી અને ન કરવું હોય તોય વાંધો નથી, પણ જેટલો સમય આપણે જીવીએ છીએ, આપણે આપણા ઘરની અંદર આપણા દીકરાઓ સાથે, પત્ની સાથે કે માતા પિતા સાથે કે ભાઈ સાથે રહીએ છીએ, એમાં જો આપણે શાંતિથી જીવન પસાર કરવું હોય તો એના માટેનો આ વિષય છે કે કૌટુંબિક શાંતિ, પરિવારની અંદર શાંતિ કેવી રીતે રહે. અને એનો જે જવાબ સ્વામી બાપાએ આપ્યો છે ને, તો સ્વામી એમનામ નથી આપ્યો, છેલ્લા 88-89 વર્ષની બાપાની ઉંમર થઈ ત્યારથી જે મેં દુનિયાની અંદર લાખો ઘરોની અંદર ફર્યા છે, 10 લાખ કરતા પણ વધારે હરિભક્તોને વ્યક્તિગત પ્રશ્નો સાંભળ્યા છે, 7 લાખ કરતા પણ વધારે હરિભક્તોના પત્ર લખી વાંચી કે ફોન દ્વારા જેમને પ્રશ્નો સાંભળ્યા, પછી જેમને અનુમાન કરીને કહ્યું છે કે દરેક વ્યક્તિના ઘરની અંદર જે પ્રશ્નો ઉભા થયા છે, અને બારો એવું નથી સત્સંગીના જ પ્રશ્નો

બે પક્ષની અંદર ચર્ચા કરતા હતા અને પછી એની અંદર સ્વામી બાપા છે એ પણ ત્યાં ઉપસ્થિત હતા એટલે બાપાને પણ વાત કરી કે સ્વામી આપ પણ આ ચર્ચાની અંદર ઉતરો અને આની અંદર આપ પણ માર્ગદર્શન આપો. પછી બાપા પણ આ ચર્ચાની અંદર ઉતર્યા અને અંતે પછી બધા યુવકોએ બાપાને કહ્યું કે સ્વામી આપ અમારી સભાની અંદર પધાર્યા અને આ ઘર સભાની જે ચર્ચા હતી એ ચર્ચામાં ભાગ લીધો એ બદલ અમે સૌ યુવકો આપનો આભાર માનીએ છીએ. કારણ કે આપ તો ગુરુ છો અને આપ તો સંન્યાસી છો પણ છતાં પણ એ ગૃહસ્થના પ્રશ્નો કેવી રીતે સમાધાન કરવા એની અંદર તમે ભાગ લીધો છે એટલે અમે આપનો આભાર માનીએ છીએ. એ વખતે સ્વામી બાપા જે બોલ્યા હવે તમે સાંભળજો. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે અમે પણ તમારો આભાર માનીએ છીએ. જો શિષ્ય છે એ ગુરુનો આભાર માને તો સમજ્યા, પણ ગુરુ અને પણ આવી સ્થિતિએ પહોંચેલા ગુરુ સ્વામી શું બોલ્યા? સ્વામી કે અમે પણ આપણો આભાર માનીએ છીએ કે તમે શ્રદ્ધા રાખીને બધા ઘર સભા છે કરતા રહેજો. અને પછી બાપા બોલ્યા, ઘર સભામાં કોઈએ મોળા પડવું નહીં, બસ આ ભૂલશો નહીં. શું કીધું? સ્વામી કે શ્રદ્ધા રાખીને દરેકે દરેક ઘર સભા કરતા રહેજો, ઘર સભાની અંદર મોળા પડશો નહીં, બસ આ ભૂલશો નહીં. કદાચ બીજું બધું તમે ભૂલી જાઓ ને એનો વાંધો નહીં, પણ સ્વામી કે ઘરની અંદર તમે ઘર સભા કરશો ને આ ભૂલ્યા વગર કરશો તો સત્સંગમાં સુખ આવશે. બાકી ઘરની અંદર કજ્જો કંકાસ હશે, બે વ્યક્તિ વચ્ચેના સંબંધો બગડેલા હશે તો ઘરની અંદર સુખ નહીં આવે તો સત્સંગમાં પણ સુખ નહીં આવે ને ભગવાન ખોવા પડશે. જો શ્રીજી મહારાજને આપણા પ્રત્યેથી કોઈ અપેક્ષા નથી, તમે સેવા કરો કે ન કરો એની જોડે એને લેવા દેવા નથી, પણ સ્વામિનારાયણના ઘરની અંદર કજ્જિયાને કંકાસ હોય એમને મંજૂર પણ નથી. સવારથી આ પ્રસંગ આપણે વારે વારે દ્રઢાવીએ છીએ કારણ કે સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસંગ બની ગયેલો છે કે 32-32 વખત શ્રીજી મહારાજને પોતાના ગામ મછીયાઓની અંદર ફૈબાએ બોલાવ્યા, તને મને ધને કરીને મહારાજની ખૂબ સેવા કરી, આટલું બધું કર્યું પણ છતાં શ્રીજી મહારાજના મનની અંદર કંઈક બીજું એમની પાસેથી જોઈતું હતું. મહારાજે કહ્યું કે તમારા ઘરની અંદર તમે તમારા દીકરાની વહુ સાથે ઝઘડા કરીને અબોલા લીધા છે અને એને એના પિયરની અંદર મોકલી આપેલી છે, તો મહારાજે કહ્યું કે તમે એને વાંક હોય તો માફ કરો, તમે મોટા છો, મોટું મન રાખો અને તમે પાછા ઘરની અંદર લઈ આવો. અને કહ્યું કે મહારાજ એ બનશે નહીં. મહારાજ કે બસ અમારે આ જોઈએ છે, જો તમે નહીં લાવો તો અમે નહીં જમીએ. કહ્યું કે મહારાજ ના જમવો હોય તો વાંધો નહીં. તો શ્રીજી મહારાજના મનમાં એટલું બધું લાગી આવ્યું કે એક સત્સંગીના ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે, કાલે ઉઠીને કોઈક સત્સંગ અને સ્વામિનારાયણની આંગળી ચીંધશે કે સ્વામિનારાયણનું ભજન કરે છે, એના ઘરમાં સાસુ વહુ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે અથવા તો પિતા અને પુત્ર વચ્ચે કંઈક પ્રશ્ન થયા છે, તો કોઈક સત્સંગમાં આવવાનું બંધ કરી દેશે કે સત્સંગમાં આવવાથી સ્વભાવ ઓછા થાય અથવા તો શાંતિ થાય, એના કરતાં તો સત્સંગમાં જ વધારે અશાંતિ છે, એના ઘરમાં જ વધારે પ્રશ્નો છે, તો કોઈક સત્સંગમાં આવવાનું બંધ કરશે અને એના જવાબદાર આપણે બનશું. એટલે મહારાજે કહ્યું કે અમારે નથી જોઈતું, તમે આ બંધ કરો. એ માન્યા નહીં તો શ્રીજી મહારાજ પોતે જમવાનું મૂકીને ભૂખ્યા તરસ્યા મચ્છાઓની અંદરથી નીકળ્યા. એની ઉપરથી આપણને આ જે બે વ્યક્તિના સંબંધો અને ઘરની અંદર ઉભી થયેલી અશાંતિ અને તિરાડ એ ભગવાનને કેટલી બધી ટાળવાની જરૂરિયાત લાગે છે ખબર પડે છે. અને આ પૃથ્વી ઉપર એકમાત્ર આપણો સત્સંગ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ જેવા છે કે જે આપણા પરિવારની ચિંતા કરે છે. બાકી બાર તમારા ગામની અંદર અથવા તો બીજા કોકના સત્સંગની અંદર બીજા ગુરુ કે સંપ્રદાયમાં જોયાવજો, કોઈને કોઈના પરિવારની અંદર એના શિષ્યોના પરિવારમાં ઘરમાં શું થાય છે કોઈને લેવા દેવા નથી. બસ બધાને પોતાના આશ્રમ સચવાઈ જાય, પોતાને ખાવા પીવાનું મળી જાય, પોતાને હારતોરાને માન મોટપ મળી જાય, એટલે બધું બરાબર છે. પણ એક સ્વામી એવા છે કે આ યુગની અંદર એને મંદિરની જેટલી ચિંતા છે એના કરતા પણ હરિભક્તના ઘરની વધારે ચિંતા છે. કારણ કે બાપાએ તમને બધાને પોતાના માનેલા છે, નતર કોણ પોતાનો માને તો જ આટલી ચિંતા કરે ને. હકીકત તો એવી છે કે આપણને આપણા ઘરની પડી નથી, આપણને આપણા ઘરની અંદર પ્રશ્નો ઓછા થાય એની પણ ચિંતા નથી. જ્યારે સંસાર છોડીને સ્વામી બેઠા છે તો ગુરુને શિષ્યના ઘરના પ્રશ્નોની પડી છે. આવા ગુરુ ક્યાં મળશે? એટલે સ્વામી કહે છે કે બસ આ ભૂલશો નહીં. કદાચ બીજું ભૂલી જાઓ પણ શું ભૂલશો નહીં? શિબિરમાં આવવાનું કે નહીં આવવાનું, એ થાય કે નહીં, પણ અહીંયાથી એટલો મેસેજ લઈને કે બસ આપણા ઘરની અંદર આપણે શાંતિ રાખવી છે,
આપણું ઘર જઈને બાજુવાળાને એમ થવું જોઈએ કે સત્સંગ સ્વીકાર્યા પછી આના ઘરની અંદર આના સભ્યોની અંદર

0: એકદમ પરમ શાંતિનો અનુભવ થાય છે તો આપણે પણ સત્સંગ સ્વામિનારાયણનો બીએપીએસ નો સ્વીકારવો જોઈએ તો સત્સંગ આપણો સાચો. બાકો વ્યક્તિગત ગમે તેટલી નિષ્ઠા હશે પણ આપણા ઘરના સંબંધો જોઈને જો એક વ્યક્તિ પણ સત્સંગમાંથી મન પાછું પડ્યું તો આપણી અસેવા કહેવાય. એટલે બાપા આપણને કહે છે કે આ ભૂલતા નહીં, અને આ પ્રસંગ સત્સંગ હશે એટલે નહીં થાય એમ નહીં, આ બધા પ્રસંગો જે હમણાં કહેવામાં આવશે ને સત્સંગીના ઘરના જ છે. બાપા પાસે જે રજૂઆત થાય છે બધી સત્સંગની જ થાય છે. એટલા માટે મહારાજ અને સ્વામીના મનની અંદર આ છે. કારણ કે અત્યારે કેવું છે, ઘણી વખત આપણા મનની અંદર એ બધી વસ્તુ બરાબર છે કે આમ એવું કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર છે. આખી પૃથ્વીની અંદર તમે ગમે ત્યાં ગયા પછી ઘરની અંદર આવો અને દરેક વ્યક્તિ અહીં બેઠેલા બધાના ઘરની અંદર એક ખૂણો એવો છે કે જે ખૂણામાં પડ્યા રહેવાથી આપણને શાંતિ થાય. તમે જોજો, દરેકને પોતાના ઘરની અંદર એક ખૂણો એવો છે ને કે થાકી પાકીને ખૂણામાં જતા રહે. તો ધરતીનો છેડો ઘર છે પણ હવે એ ઘર ઘર રહ્યું નથી. સેના માટે? તો આજે આધુનિકતા વધી છે. આધુનિકતા વધી એટલે સુવિધા અને સગવડતાઓ વધી છે. તમે વિચાર કરજો, આ બાજુ વડીલો છે તો આ બધા વડીલો જે વર્ષો પહેલા 25-30-40 વર્ષ પહેલા ગામડાની અંદર જે ઘરની અંદર રહેતા એ ઘર કરતા અત્યારે ઘરના એલિવેશન બદલાયેલા છે. ઘરનો બાહ્ય દેખાવ છે, એની ડિઝાઇન છે એ બદલાઈ ગઈ છે. ઘરની અંદર જે ફર્નિચર છે ફર્નિચર બદલાઈ ગયેલું છે. ઘરની અંદર જે મશીનો છે મશીનો બદલાઈ ગયેલા છે. ઘરની અંદર કલર અને ઘરની અંદર જે ટાઇલ્સ છે ટાઇલ્સ પણ બદલાઈ ગયેલી છે. બધું જ બદલાઈ ગયેલું છે ઘરની અંદર. પણ છતાં જે ઘરની પરિસ્થિતિ કેવી છે, આ દુનિયાભરની અંદર આવી પરિસ્થિતિ છે. ખાલી અંગ્રેજીની અંદર થોડા મહિનાઓ પહેલા ટાઈમ મેગેઝિનની અંદર એક સર્વે આવેલો હતો કે આજે દુનિયાની અંદર જે કોઈ પરિવારની અંદર રહે છે એની પરિસ્થિતિ કેવી છે. હવે તમે સાંભળજો ખાલી, એનું ગુજરાતી પણ આપણે કરીશું પણ આવું ન હોય તો આંગળી ઊંચી કરજો. એને કહ્યું કે ધીસ આર ધ ટાઈમ્સ. અત્યારે સમય કેવો છે આપણે કહ્યું આગળ, એમ કે છે કે ધીસ આર ધ ટાઈમ્સ. કેવો? તો સેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. મકાન બહુ જ સારા. તમે મુંબઈની અંદર જાઓ, 6 રૂમ અને રસોડું 73 કરોડનું છે. ખાલી 6 રૂમ અને રસોડાની કિંમત 73 કરોડ રૂપિયાની છે. કહે છે કે સેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. પણ ઘર કેવા છે? મકાન મોંઘા છે પણ ઘરની અંદર ઘર સારા છે. ઘર એટલે શું? ઘરની અંદર રહેનાર સભ્યો એ મોંઘા છે, એ તો તૂટેલા છે, કોળીની કિંમતે કોઈની રહી નથી. પછી કહે છે કે ધીસ આર ધ ટાઈમ્સ, ડબલ ઇન્કમ બટ મોર ડિવોર્સિસ. આજે સમય કેવો છે કે ઘરની અંદર પતિ અને પત્ની બંને ભણેલા છે તો બંને નોકરી કરવી છે અને બંને વધારે પગાર લાવવાની હરીફાઈની અંદર ઉતરેલા છે. સ્ત્રીને એમ કે હું પુરુષ કરતા વધારે પગાર લાવું, પુરુષને એમ કે હું એના કરતા વધારે લાવું તો મારું ઘરમાં વધારે ચાલે. આ વધારે પગાર અને બંને નોકરી કરવાની ઓળમાં ઉતર્યા તો પરિસ્થિતિ શું આવી? ડબલ ઇન્કમ બટ મોર ડિવોર્સિસ. બંને ઘરની અંદર આવક છે ડબલ થઈ ગઈ પણ છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું. ઘણીવાર છૂટાછેડા ન થયા હોય તો કિનારે આવીને ઉભા હોય, ક્યારે તૂટી જાય કંઈ કહેવાય નહીં પણ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પછી કહે છે કે ધીસ આર ધ ટાઈમ્સ, સ્ટીપ પ્રોફિટ બિઝનેસ બટ વેરી શેલો રિલેશનશીપ. આજે ધંધો છે ને 5-10% નફાનો નહીં, 500-500% નફાના ધંધા થઈ ગયા છે પણ સંબંધો કેવા છે? છીછરા થઈ ગયા છે. ધારો કે વર્ષો 2 વર્ષ પહેલા આપણને ખબર છે કે રિલાયન્સ ગ્રુપની અંદર 500-700-700% નફા બંને ભાઈઓ કરતા હતા. રિલાયન્સની અંદર અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને ધંધા કરતા હતા પણ એમાં લખ્યું ને વેરી શેલો રિલેશનશીપ. પણ બે સગા ભાઈઓ વચ્ચેનું અંતર કેવું હતું? જો બંને ધંધા કરોડો રૂપિયાના જમાયા છે પણ એક જ પિતાના એક જ લોહીની અંદર રહેલા બે ભાઈઓ વચ્ચેના સંબંધો આખી દુનિયા જાણતી હતી કે બંને વચ્ચે ઝઘડો થયો. તો આજે પૈસા તમને મળશે, સુવિધાઓ મળશે પણ જે જગ્યાએ તમારે ઘરની અંદર થાક્યા પાક્યા ઘરમાં આવવાનું છે એ ઘરની અંદર પગ મૂક્યા પછી શાંતિ મળે છે? આ એક ઘરનો નહીં, દરેક ઘરની અંદર સલગતો પ્રશ્ન છે. ઘર ઘરની રામાયણ છે. રામાયણ તો એકવાર થઈ ગઈ, એક જ ઘરની અંદર થઈ પણ એને વાંધો આવ્યો નથી. પણ ત્યાર પછી તો દરેક ઘરની અંદર આ રામાયણ ઊભી થઈ. સત્સંગ કરીએ છતાં પણ મોટા પુરુષની આજ્ઞાથી અમુક નથી થતો ને, એટલે સત્સંગ કરવા છતાં પણ આપણને દુઃખ છે એ રહ્યા કરતું હોય છે. આપણા અમદાવાદની અંદર એક સોની સાહેબ છે, આ એમના અનુભવના આધારે જો મોટા પુરુષ અને બીજા એમના પોતાના અનુભવના આધારે, એટલા માટે કે અમદાવાદની અંદર એક ફેમિલી કોર્ટની અંદર પોતે જજ તરીકે પોતાની સેવા ગુજરાતની અંદર આપી રહ્યા છે. છેલ્લા 30 વર્ષના અનુભવના આધારે એમણે 4-5 મહિનાના પહેલાના પ્રકાશની અંદર પોતાનો અનુભવનો લેખ લખેલો હતો. અને અનુભવના લેખની અંદર આ સોની સાહેબ એ પોતે એવું કહે છે કે લગ્ન કરવા અઘરા નથી, પરંતુ એને ટકાવી રાખવાની અઘરા છે. કરવા અઘરા નથી એ તો ગમે તે કરી નાખે, પણ છેલ્લા શ્વાસ સુધી એ લગ્નને જેવા પહેલા દિવસે એકબીજા પ્રત્યે પ્રેમ હોય એવા જ સંબંધો સાચવીને છેલ્લા જ્યાં સુધી મરે ત્યાં સુધી સંબંધને સાચવાને સોની સાહેબ કહે છે કે અઘરા છે. સંસાર ઉભો કરવો અઘરો નથી, પરંતુ એને ચલાવવો ને શાંતિથી એ વધુ અઘરો છે. ઉભો તો ગમે તે કરી નાખે, પણ શાંતિથી અને એમાં પણ સત્સંગ થયા પછી સ્વામિનારાયણીય પ્રણાલિકા પ્રમાણે ચલાવવો કેટલો અઘરો છે. જેમ ફૈબા ન ચલાવી શક્યા તો મહારાજને ગમ્યું નહીં, તો એવી રીતે આ ચલાવવો બહુ અઘરો છે. પછી અમને વાત કરી પોતે, કારણ કે પોતે ફેમિલી કોર્ટના જજ છે, એને કહ્યું કે આજે છૂટાછેડાનો દર દિવસે ને દિવસે વધતો જાય છે. ઘરની અંદર બે વ્યક્તિ રહેતા હોય દિવસે ને દિવસે વધતો જાય છે. પછી એને કહ્યું કે એના કરતા પણ વધુ ભયજનક કોઈ હોય તો ઇમોશનલી ડાયવર્સ ફેમિલી. એટલે કે શું, ઘરની અંદર રહેતા હોય ભેગા પણ છતાં મનથી જુદા હોય. તમે જોજો, ઘરની અંદર ઘણીવાર ભેગા હોય પણ બોલવાનું હોય નહીં. એક ઘરની અંદર આવે તો બીજો ઘરની અંદર બહાર નીકળે. છોકરો આવે તો બાપ બહાર જાય, બાપ આવે તો દીકરો બહાર જાય. એક ઘરની અંદર આવે તો ડીશ મૂકીને બહાર જતા રહે, બાજુની અંદર ડીશ જમીન જાય, પછી બીજા આવીને જમે. એટલે કે છે કે અત્યારે શું છે, ભયજનક વસ્તુ કઈ છે છૂટાછેડા કરતા? ઘણીવાર એમ કે આપણા ઘરમાં છૂટાછેડા નથી થયા, એટલું સારું છે. પણ એના કરતા ખતરનાકમાં ખતરનાક વસ્તુ એ છે કે સત્સંગ થયા પછી પણ ઘરની અંદર 2-5 વ્યક્તિ વચ્ચેના બોલવાના સંબંધો 5 વ્યક્તિ વચ્ચેના સારા નથી. હવે આ તો કેટલું ખતરનાક કહેવાય. જ્યાં તમારે મોટાભાગનો સમય ગાળવાનો છે ત્યાં બોલવાનું, એકબીજાનું મોઢું જોવું ગમે નહીં, પ્રેમથી વાત કરવાનું ગમે નહીં, જોડે બેસીને ભગવાનની ઘરસભા કરવાની પણ ગમે નહીં, તો પછી ક્યાં જવું? પૃથ્વીનો છેડો ઘર, પણ એ ઘરની અંદર આવ્યા પછી પણ શાંતિ ન હોય તો કયો છેડો શોધવો? તો આ સોની સાહેબ કે છે કે આજે આવી પરિસ્થિતિ છે. અને એને પછી આગળ વાત કરી કે આજે પરિવારની અંદર માતા પિતા અને સંતાનો વચ્ચેના, ભાઈ ભાઈ વચ્ચેના, પતિ પત્ની વચ્ચેના, સાસુ વહુ વચ્ચેના સંબંધોમાં અશાંતિ અને અણવિશ્વાસ દિવસે દિવસે વધતા જાય છે. આ એને કેવી રીતે નક્કી કર્યું? એમના મનુમાનથી નથી કર્યું, એમને કહ્યું કે કૌટુંબિક સમસ્યાનો ઢગલો દિવસે ને દિવસે મોટો એટલી હદ સુધી થઈ ગયો કે ભારતની ન્યાય પ્રક્રિયાની અંદર કોઈ દિવસ ફેમિલી કોર્ટની વ્યવસ્થા ભારતમાં હતી જ નહીં, પણ છેલ્લા 5-7 વર્ષથી ભારતની અંદર ફેમિલી કોર્ટ એટલે કે કુટુંબના પ્રશ્નોના સમાધાન કરવા માટે જુદી કોર્ટ ઉભી કરવી પડી. અને હજી તો શરૂઆત જ થઈ છે, એટલે કે અમદાવાદની અંદર આ ફેમિલી કોર્ટની વ્યવસ્થા થઈ કે જ્યાં પોતે જજ તરીકે, ન્યાયાધીશ તરીકે પોતાનું કામ કરે છે. અને કહ્યું ફક્ત અમદાવાદની અંદર અમારી ફેમિલી કોર્ટની અંદર 90,000 કેસ ફેમિલી કુટુંબના ઝઘડાના થપ્પો પડેલો છે ફક્ત અમદાવાદનો. અને એમને લખ્યું છે કે આ કેસ મૂળ સંખ્યાના 20% આવેલા છે. ઘરની અંદર જે ઝઘડા છે ને એના 20% કેસની અંદર આટલો થપ્પો છે, તો પછી બીજા શહેરોની તો વાત જ જુદી. અમદાવાદ છે તો વડોદરાનું જુદું, મુંબઈનું જુદું, ભરૂચનું જુદું, સુરતનું જુદું, રાજકોટનું જુદું. એક જ શહેરની અંદર આટલા બધા પ્રશ્નો એક જ કુટુંબની અંદર રહેનાર વ્યક્તિઓની અંદર હોય તો ક્યાં પરિસ્થિતિ હશે? એને કહ્યું કે આજે દિવસે ને દિવસે આનું પ્રમાણ છે વધતું જાય છે. એટલે બાપા કહે છે કે જો એની અંદર એક કેસ આપણો ઉમેરવો ન હોય ને તો સ્વામી કહેશે કે આ ભૂલશો નહીં, ભલા થઈને આને કરજો. કઈ ક્રિયા કરવાની કહે છે? કઈ? ઘર સભા સ્વામી કહે છે કરજો. આપણને એમ કે બાપા બોલ્યા, એમાં શું, સ્વામીને જયારે પૂછવામાં આવ્યું લિખતે સંત સુજાણ, એમાં બાપાને કહ્યું બાપા કૌટુંબિક શાંતિનો ઉપાય શું છે, ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે મોટું મન રાખવું. ઘરની અંદર કોકની ભૂલ થાય તો ક્ષમા કરવી. બાપાએ બોલ્યા એકબીજાને સમજવાની કોશિશ કરો. ઘરની અંદર એકબીજાને આપણે સમજી નથી શકતા કાને આમ કેમ કર્યું, એકબીજાને સમજવાની કોશિશ કરો. ત્રીજું બાપાએ કહ્યું કે ઘર સભા કરો. અને ચોથી વસ્તુ બાપાએ એમ કહી કે સત્સંગ નિત્ય કરો. આપણને એમ કે બાપાએ આવું કહ્યું એટલે ઠીક છે, એવું નથી. આ સોની સાહેબે પોતાના અનુભવના આધારે કહ્યું કે આટલા બધા કેસ આયા, કુટુંબો તૂટતા જાય છે, સંબંધો વણસતા જાય છે, એનું કારણ શું છે? એને કહ્યું કે સહન શક્તિ અને સમજણ શક્તિનો અભાવ. જેમ સવારે પૂજ્ય ઘનશ્યામ બાપાએ કહ્યું એમ, સહન શક્તિ એક તો ઘટતી ગઈ છે અને એકબીજાને સમજવાની શક્તિ છે ઘટતી ગઈ છે. એટલે હમણાં 4 વર્ષ પહેલા મુંબઈની અંદર સ્ટીફન કોવી કરીને અત્યારે દુનિયામાં એક બહુ જ મોટા મેનેજમેન્ટ એને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામની એક બુક લખેલી છે, એ વ્યક્તિનો ત્યાં સેમિનાર હતો. 3 કલાકનો સેમિનાર હતો, 3 શહેરની અંદર એમણે સેમિનાર કર્યો, એક મુંબઈની અંદર, કલકત્તાની અંદર અને મદ્રાસની અંદર. 3 દિવસની અંદર 7.5 કરોડનો ચાર્જ આપ્યો, 3 કલાકનો ચાર્જ 7.5 કરોડનો આપ્યો. આ 3 દિવસની આવી શિબિર હતી. શિબિરનો સાર શું હતો તો ટાઈમ મેગેઝિન છે એની અંદર આખું શિબિર જે થયેલ એનો સાર છે એક બોક્સની અંદર લખેલો હતો, બોલ્ડ લેટરની અંદર એટલે ઘાટા અક્ષરની અંદર એક ચોરસ કરીને લખેલું હતું. આ 3 દિવસની શિબિરનો સાર ફક્ત એટલો જ હતો કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. અને 7.5 કરોડ રૂપિયા લઈ ગયા અને બાપાએ હસતા હસતા આપણને કહી દીધું કે એકબીજાને સમજવાની કોશિશ કરો. એટલે આપણને એમ કે બાપા તો બોલ્યા કરે, આ તો 7.5 કરોડ લેતા નથી એટલે. બાકી એક વખત સ્વામીના મુખમાંથી કોઈ શબ્દ નીકળી ગયો એના સિવાય આ દુનિયાની અંદર બીજો કોઈ જવાબ હોય જ નહીં. જો આપણે કુટુંબની અંદર શાંતિને સારી રીતના સત્સંગ કરવો હોય તો આ વસ્તુ ફિક્સ છે કે કરવું જ પડે. અને આપણા કુટુંબના બાપાએ કહ્યું છે આ સત્સંગીના ઘરની અંદર જ આપણા ઘરની અંદર આવા આવા પ્રશ્નો હશે. ઘણીવાર કેવું થતું હોય છે કે આપણા ઘરની અંદર છોકરાઓ છે એ આધુનિક જમાનાની અંદર વધારે પડતી આધુનિકતા રાખે છે. લરી ભક્તો મળવા માટે સંતોને આવે એટલે એને કે સ્વામી આ છોકરાને સમજાવો. સત્સંગી હરિભક્તો એ આવીને કે સ્વામી આ છોકરાને સમજાવો કે કેમ કે સ્વામી હવે એની વધારે પડતી માગણી છે, પાર્ટીઓની અંદર જવાના ખોટા ખર્ચા માગે છે, જરૂર નથી તો પણ એ મોબાઈલ ફોન માગે છે, બાઇક માગે છે, અને હવે મારી પરિસ્થિતિ એટલી નથી, હું એટલા પૈસા કમાતો નથી, ને બાઇક અને મોબાઈલ આપ્યું તો એમનામ પાણીથી ચાલે છે. એકવાર લોન ઉપર લઈને ધારો કે બાઇક સ્વામી કે સ્વામી લઈ આપ્યું પણ પછી દર મહિને પેટ્રોલ પુરાવવાનો ખર્ચો ક્યાંથી આપે. ને કહ્યું કે સ્વામી મને ખબર છે કે મહિને 6000ના પગારમાં અમારું બધું ફિક્સ બેલેન્સ હોય, એમાં લાઇટ બિલ ભરવાનું હોય, દૂધના પૈસા કાઢવાના હોય, તેલના પૈસા કાઢવાના હોય, શાકભાજીના પૈસા કાઢવાના હોય, એની અંદર એ મને મોબાઈલ માગે છે અને એ પણ મોબાઈલ 10-15 હજારનો માગે છે, બાઇક માગે છે, મોબાઈલ ફોન લે તો મહિને 200-300નો બિલ, બાઇક લે તો એનું બિલ, ક્યાંથી આપવું? હવે માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, બહુ મોટો હેડેક ઉભો કર્યો છે. અને ઘરની અંદર કાયમ આવે ને ઝઘડા કે બીજાના મા બાપ લઈ આપે છે, તમે અમને સમજતા નથી, અમારા પ્રત્યે તમને પ્રેમ નથી, તમે ચિંગુસ થઈ ગયા છો, આવા પ્રકારની ફરિયાદ કરીને રોજ ઘરની અંદર ઝઘડે છે. આ સત્સંગી ઘરની અંદર આવું બને છે. હવે આ છોકરાને જો સમજાવવો હોય તો બાપા કહે છે કે આ ભૂલશો નહીં, એ તો જ સમજશે કે તમે એને લઈને ઘરમાં બેસી અને ઘરસભા કરશો ને તો ઘરસભાના સંતોએ લખેલા ગ્રંથની અંદર જેમ તેમ જ્યાં ત્યાં ચલાવવું, કરકસર કરવી, સાદાઈ રાખવી, આ બધા પ્રસંગો સાથેના લેખ મૂકેલા છે. એક વખત એના કાને પડશે ને તો ખ્યાલ આવશે કે યોગી બાપાના જીવનમાં તું જ્યાં ત્યાં જેમ તેમ ચલાવવું, તેવા પણ પ્રસંગો છે કે છોકરા સમજી ગયા છે. થોડા મહિનાઓ પહેલા આપણું સ્પેશિયલ ઘરસભાનો પ્રકાશ આવેલું હતું, બધાને ખ્યાલ હશે, એમાં હરિભક્તોના અનુભવની અંદર ઘરસભાના લખેલા, તો આવા છોકરાઓ પણ સુધરી ગયેલા હતા. તો આપણા ઘરમાં જો આવો પ્રશ્ન હશે જ, એને સુધારવો હોય તો બાપા કહે છે કે ઘરસભાની અંદર તમે બેસો. બીજું ઘણીવાર સંતો પાસે તમારામાંથી જ હરિભક્તો આવીને કહે છે કે સ્વામી આ ભણી ગણીને આવ્યો, હવે ઘરની અંદર એવું છે કે આપણે એને કંઈક કહીએ અને બોલવાનું સેજ થાય તો એની મમ્મી સામે કે મારી સામે ગમે તેવું બોલી જાય, ટૂંકારે બોલી જાય, ગાળો આપી દે અને મારામારી પણ કરી બેસે છે. માતા પિતા ઉપર સત્સંગીના છોકરાઓ કિશોરો હાથ ઉપાડેલા સંતો પાસે પ્રસંગો આવેલા છે. હવે બારનાની તો વાત નથી કરતા, આ બધા પ્રસંગો આપણા પોતાના ઘરની અંદર સત્સંગ અક્ષર પુરુષોત્તમ BAPSના ત્યાં જ બને છે. અને પછી રડતા રડતા આવે કે સ્વામી કોઈને માનતો નથી ને કંઈક બોલે તો ગમે તે કરે તરત ના જ પાડી દે છે, કંઈ ગાંઠતો જ નથી, અને ઘરમાં હું ન હોય, નોકરીએ ગયો તેની મમ્મી બોલે તેને તો ગાળો આપી દે અને ઘણીવાર તો મારી દે. હવે આવી પરિસ્થિતિ સત્સંગીના ઘરમાં આવે તમે કોને કહેવા જશો? બાજુવાળાને કહેવા જશો? તેમ લો મોટા ઉપાડે સત્સંગમાં ગયા, તમે શું શીખ્યા, શું મળ્યું તમારા છોકરાને? તો આ છોકરાને સુધારવા માટેનો જો કોઈ ઘરની અંદર આ પ્રશ્નની શાંતિ માટેનો ઉપાય તો સ્વામી કહે છે કે આ જરૂર ભૂલશો નહીં. એટલા માટે બાપાએ જરૂર કહ્યું કે આના સિવાય તમને બીજો કોઈ ઉપાય મળશે નહીં. ઘણીવાર એક હરિભક્ત છે, હમણાં ત્યાં અમે ભરૂચની અંદર હતા ત્યારે એક વડીલ હતા, ગુણભાવી જેવા હતા, એ આવ્યા. હજી એને સત્સંગ નહોતો પણ ત્યાં આવ્યા અને આવીને પછી વાત કરી કે સ્વામી છોકરાઓ છે હવે સેવા કરવા તૈયાર નથી. પછી કહ્યું કે સ્વામી ગુણભાવી જેવા હતા કે સ્વામી થોડી ચોખ્ઠા જોઈએ છે તો તમારા કોઈ હરિભક્તોને કોણ ચોખ્ઠા કરાવી આપે? એટલે પૂછ્યું કે બિચારા ગરીબ હોય, કદાચ એવું પણ બને તો એને ચોખ્ઠા ના હોય તો આપણે કંઈક વ્યવસ્થા કરશું, વાંધો. એટલે ખાલી પૂછપરછ સંતોએ કરી કે તમારા દીકરા ખરા? એટલે કે હા બાપ સ્વામી, કે 3 દીકરા છે. તો કદાચ ત્રણ દીકરા હોય પણ કદાચ બહુ સામાન્ય સ્થિતિ હોય તો એટલું સગવડ ના કરી શકે એવું હોય. એને પૂછ્યું કે દીકરા ભણેલા છે કે હા સ્વામી ભણેલા છે ને, કે શું નોકરી કરે છે કે હા ક્યાં? એટલે કહ્યું કે સ્વામી એક દીકરો છે ને એ ઓએનજીસીમાં નોકરી કરે છે. કે કેટલો પગાર છે? કે મહિને 70,000 પગાર છે. કે બીજો? તો કે બીજો સ્વામી જીએનએફસી ભરૂચમાં છે, જીએનએફસીમાં નોકરી કરે છે, એનો 45,000 પગાર છે. કે ત્રીજો? કે એને ધંધો છે, એને મહિને લગભગ 35-40,000 રૂપિયા તો મહિને એને નફો મળે છે. એક પિતાને 70, 40 અને 35 હજારના પગારદાર ત્રણ દીકરા છે. એને કહ્યું કે સ્વામી એક ચોખ્ઠું કરાય આપો તમારા હરિભક્તોને કહીને. તો કહ્યું કે આ લોકોને ચોખ્ઠું 70,000 કરતા મોંઘું હોય છે? ચોખ્ઠાની કિંમત કેટલી હોય? એને કહ્યું કે સ્વામી ચોખ્ઠું કરવાની વાત તો જુદી છે, પણ ઓએનજીસીની અંદર કદાચ કોકને ખ્યાલ હશે, ઓએનજીસીમાં એવું છે કે જે નોકરી કરતા હોય ને એના માતા પિતાના દવાની તમામ જવાબદારીની તમામ ખર્ચ ઓએનજીસી કંપની આપે છે. તો એને કહ્યું કે સ્વામી મારા ચોખ્ઠાના પૈસા એ વાપરી ખાય છે ને મને નથી લઈ આપતો. જો આ કઈ જગ્યાએ દુનિયા જઈ રહી છે, પોતાના સગા બાપને ત્રણ આટલા પૈસાદાર દીકરાઓ છે છતાં પણ જો સંસ્કાર નથી ને, કેટલું એને લાગતું હશે તમે વિચાર કરો. ધરતી જમીન આપે તો ઉતરી જાય કે નહીં? પોતાના દીકરા છે જ્યારે ભગવાન પાસે હાથ લાંબા કરવા પડે છે. તમારે જો ચોખ્ઠા પાંટે સંતો પાસે આવવું ન હોય ને તો ઘર સભા કરજો, નતર આપણે ચોખ્ઠા માગવા આવવું પડશે. સ્વામી હવે બીજું તો ઠીક છે પણ હવે ઉંમર મોટી થઈ છે, થોડા ચોખ્ઠા કરાય આપો તો સારું છે. સંતો બિચારા દયાળુ છે કે કરી આલશે, એનો વાંધો નથી. પણ આવું કરાવવું ના પડે ને તો બાપા કહે છે કે આ જરૂર ભૂલશો નહીં. આપણને આ નાની વસ્તુ લાગે છે, બીજું બધું વધતું ઓછું થશે, 2 રૂપિયા ઓછા આવશે, અથવા તો 2 કિલો કે 2 મણ ખેતરની અંદર અનાજ ઓછું પાકશે ને તો ચાલશે. પણ જે પાક્યું છે એને સારી રીતના ખાવું હોય ને તો પણ છોકરાઓને સંસ્કાર આપવા, અથવા તો ઘરની અંદર જે છે એને શાંતિથી સુખપૂર્વક રહેવા માટે સત્સંગ અને ઘર સભા માટે ટાઈમ આપજો. નતર આ બનેલા પ્રસંગો આજ વર્ષો પહેલાની વાત નથી, આજની જ વાત છે. આવા પ્રસંગો છે એ અવારનવાર છે એ બનતા રહેતા હોય છે. થોડા દિવસ પહેલા એક વખત હરિભક્ત ગુણભાવી જેવા છે, હજી હરિભક્ત નથી, પણ હવે એનો એક દીકરો છે, હોશિયાર છે, એના પત્ની છે. ઘરની અંદર કઈ બોલચાલ થઈ તો આને બિચારાને પગાર હતો, નોકરી હતી કે 6-1 હજારનો, પણ નોકરી છૂટી ગઈ કારણ કે એના પત્ની જોડે બોલવાનું થયું. તો એના પત્નીનો કંઈક સારો નોકરીમાં હતો કે એના દ્વારા એને મારી નોકરી કઢાઈ નાખી. છોકરો પણ સારો છે તો બેય ભેગા થઈ એને કહ્યું કે મને હવે ઘરમાંથી તગડી મૂક્યો, બહાર કાઢી મૂક્યો. 6 મહિનાથી હું ફૂટપાથ ઉપર સૂ છું, 6 મહિનાથી કે ખાવાનું મળે તો ભીખ માગીને ખાઉં છું. કે મારા પત્નીને મારો દીકરો ઘરમાં પેસવા દેતા નથી અને નીચે કોથળો પાથરું છું અને ઉપર પ્લાસ્ટિક ઓઢી અને મચ્છરથી બચવા માટે 6 મહિના પસાર કરું છું. પોતાનો દીકરો અને પોતાની પત્ની જેને અગ્નિની સાક્ષીએ 7 ફેરા કરીને આવેલા, પણ કોણ જાણે કેમ ક્યારેક કયું બની જાય છે ને, પછી કોઈ સમજવા તૈયાર નથી થતા. તો આ બધું નજીકની અંદર જ બની રહ્યું છે. આપણી આજુબાજુ આ બધા પ્રસંગો તમને દેખાતા હશે. જો આવું તમારે ઊભું ન કરવું હોય ને તો બાપા આપણને એટલે કે છે કે ઘર સભા આટલું જરૂર યાદ રાખીને, અમારું વચન છે યાદ રાખીને તમે કરજો. ઘરની અંદર નાની નાની વાતની અંદર ઝઘડા થઈ જાય, જો 2 વ્યક્તિ હોય, નવે વ્યક્તિ છે, સહનશક્તિ ઓછી હોય તો. આ તો સવારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વાત કરે કે લવ્યા દરજીનો પ્રસંગ કહેલો, તો એક લવ્યો દરજી ભૂંડ કેરાળા ગામમાં સાવરકુંડલાની બાજુમાં થઈ ગયો. એ તો સારું થયું, એક થતો રહ્યો, એનું એક પ્રસંગ છે, બાકી ઘેર ઘેર બહાર નથી પડતા. બરાબર છે ને? ઘેર ઘેર બાકી જો આનો ગ્રંથ બનાવવામાં આવે તો કેટલા લવ્યા દરજી બહાર આવે આજના? દર વખતે કૂવામાં નથી પડતા કે દર વખતે એને 12 મહિનો સંચો નથી ચલાવવો પડતો, પણ 2-5 ટાઈમ તો ભૂખ્યા રહેવું પડે છે. 2-5 ટાઈમ ઝઘડા થયા પછી નથી ખાવાનું આપતા, નથી બનાવતા, ભૂખ્યા તો રહેવું પડે છે. પછી અશાંતિના અંતે પછી તૂટેલી વસ્તુ સંધાય તો થૂકના લોંધાથી કેવી સંધાય? સામાન્ય વસ્તુ બસ કે એક વખત કહ્યું અને ઘરની અંદર ન થયું પછી ઝઘડો, અને ઝઘડો કેટલું મોટું પરિણામ સર્જી નાખે છે. તો આ પ્રસંગો પણ સત્સંગની ત્યાં જ બને છે. એવું તો છે ને કે સત્સંગી બન્યા એટલે ભ્રમરૂપ થવાના માર્ગે છીએ, પણ ખાવા પીવાનું તો મંદિરમાં આવ્યા પછી થઈ જાય છે, ઘરમાં તો થતું જ હોય ને. તમે મંદિરમાં જમવા ગયા ને ખૂટી ગયું તો નથી ખોટું લાગતું? નથી ઝઘડો કરતા? કાર્યકરો નથી કહેતા, સંતો નથી કહેતા, પણ કાર્યકરો કોઈ તો સંતો પાસે આવે છે ને. ભગવાનના ત્યાં મંદિરમાં આવ્યા પછી પણ ખાવા પીવામાં સેજ આગું પાછું થયું હોય તોય આપણને ખોટું લાગે, માઠું લાગે ને કેટલું બધું બોલી નાખીએ. તો તમે વિચાર કરો ઘરમાં શું નહીં કરતા હોય તમે. તો એના સમાધાન માટે સ્વામી બાપા કે છે કે આ બનશે, કારણ કે માણસ છે, સ્વભાવ છે, પણ એ ન ટળે એવું નથી. એની દવા કઈ છે? તો કે છે દવા એની એ છે કે શાંતિથી રાત્રે ભેગા થઈ અને સત્પુરુષની આજ્ઞાથી ઘર સભા કરો, એના પરિણામ મળે જ. વિશ્વાસ રાખીને જો કરી હોય ને તો ભલે આજે નથી બેસતા, પણ એક વખત તમે ચાલુ કરો, એવું બનશે કે એક બેસે ને બીજો ઉભો થાય, પણ બે મહિના, ત્રણ મહિના, છ મહિના પછી એવા અનુભવ છે હરિભક્તોના કે બેસતા થયા અને જે આવું ઘરની અંદર પતિ પત્ની વચ્ચે, છોકરાઓ વચ્ચે આવા સંબંધો હતા એ પછી ધીમે ધીમે કરતા કરતા ઓછા થવા માંડ્યા અને પછી એકદમ સત્સંગ પણ થવા માંડ્યો. ઘણીવાર કેવું બને કે હરિભક્તો સંતો પાસે આવી અને કે કાં તો ભાઈને સત્સંગ હોય અને એમના પત્ની બહેનને સત્સંગ હોય નહીં. એટલે બનતું એવું હોય કે પહેલાને સત્સંગ હોય એટલે પછી એની ઈચ્છા શું હોય કે રવિવાર હોય એટલે આપણે મંદિરે જવું જ છે. જે ભાઈને સત્સંગ છે એટલે આવીને કે સ્વામી એવા પ્રશ્નો ઉભા થાય છે અને આનું શું કરું કે ભાઈ કેમ કે રવિવાર હોય એટલે મારે એમ છે કે યોગી બાપાની આજ્ઞા છે એટલે આપણે સભામાં જવું જ છે, આપણા ગામમાં સભા હોય તો એમાં જવું જ છે, આપણે આવું કંઈક બાપા આવ્યા હોય તો દર્શન કરવા માટે જવું જ છે. જે વખતે સત્સંગનું આયોજન કર્યું હોય કે સ્વામી એ જ વખતે મારા પત્ની એમ કે આપણે હવે પિક્ચર જોવા જવું છે, એને ખબર પડી જાય કે આને આયોજન જે લાવે અને ટાઈમે શોર્ટ મારું અને પછી જો આમ ખેંચવા જાય તો આમ જાય ને પછી જો ઝઘડી ના આવે પરાણે જો મંદિરે સ્વામી કે આવી જઈએ તો બે દિવસ બોલવાનું બંધ થઈ જાય છે. એક એક હવે તમે કોઈ દિવસ તમારે દર રવિવારે મંદિરે જવાનું હોય, આપણે આ વખતે હોટલમાં ખાવા જવું છે, આના ક્યાં બેસવા જવું છે, હવે એ રવિવારના સભાના સમય જ તૈયાર થાય છે, શું કરું? તો આવું ઘણાના ઘરની અંદર હશે કે તમે જ્યારે સત્સંગનું આયોજન કર્યું હોય, સેવાનું આયોજન કર્યું હોય ત્યારે એને પોતાનું આયોજન કરી નાખ્યું હોય. એટલા ભાઈઓ માને બહેનોમાં બંનેમાં એક તરફ સત્સંગ હોય કોઈ પણ એક બાજુનો ત્યારે આવા પ્રશ્નો બને. હવે બીજી બાજુ સત્સંગ કરાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. બાપા કે શાંતિથી તમે એકલા ઘર સભા ચાલુ કરો, ભગવાન એનામાં પ્રવેશ કરશે, જેનામાં નથી એ ધીમે ધીમે ધીમે ધીમે કરતા કરતા આવશે. તો આવા પણ પ્રસંગો છે આપણા ઘરની અંદર જ બને છે. ઘણીવાર એવા પ્રસંગો અથવા તો એવી વાતો ઘરની અંદર હોય કે ઘરની અંદર તમે તમારા પત્ની છો, તમારો છોકરો છે, તમને સત્સંગ છે અને તમારા ઘરની અંદર તમારા ધર્મપત્નીને સત્સંગ નથી, તો પ્રશ્ન શું ઉભો થાય છે? હવે છોકરાને કઈ બાજુ વાળવો? એટલે પેલા આવી અને કહ્યું કે સ્વામી હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે કે શું? મારી ઈચ્છા એવી છે કે મારો દીકરો છે સંતો પાસે જાય, મારો દીકરો સવારે પૂજા પાઠ કરે, મારી ઈચ્છા એવી છે કે મારો દીકરો છે એ મંદિરે જાય, આરતી કરે, સભાની અંદર જાય, કિશોર મંડળની અંદર જાય, બાળ મંડળની અંદર જાય. તો કે માં વાંધો શું છે? સારું જ છે ને. કે સ્વામી વાંધો એ છે કે એની માને એવું છે કે હવે આપણે તો કંઈ ભોગવ્યું નહીં, આપણે આધુનિક થયા ને, તો છોકરાને આપણે હવે હમણાંથી ભગત બનાવો નથી, એને કોમ્પ્યુટરમાં મોકલો, એને પાર્ટીઓમાં મોકલો, એને ડાન્સમાં મોકલવો છે, એને મંદિરમાં મારે નથી મોકલવો. હવે હું તો 8 કલાક નોકરીમાં હોય, ઘરમાં તો એની પાસે હોય, તો એવું એવું ભૂસું એના મનની અંદર ભરાઈ દે છે કે સંઘનો અભાવ નાખી દે છે. તો આ બંને વચ્ચે ખેંચતાણ થાય. છોકરો એક છે, હું આ બાજુ ખેંચું, પેલી આ બાજુ ખેંચે અને બંને વચ્ચે છોકરો અમારા તમાશા જોવે અને પછી અંતે તો એ બાજુ જતો રહે છે અને છોકરો સત્સંગમાંથી જાય ને અભાવ લે છે. તો આવું પણ સત્સંગના ઘરની અંદર બને છે. તમારી ઈચ્છા હોય પણ એકને ના હોય, ઘણીવાર બેનને ઈચ્છા હોય તો ભાઈને ના હોય, ઘણીવાર ભાઈને હોય તો બેનને ના હોય, તો છોકરાને આપણે ઈચ્છા છે કે સત્સંગી કરવો છે તો એ થશે જ. કારણ કે મોટા પુરુષની આજ્ઞા છે ને, કારણ કે એના વગર તમને નહીં સુખ આવે. ઘરની અંદર ઝઘડો કરીને તમે શિબિરમાં આવ્યા છો તો, બાપાના પૂજાના દર્શન કરવા માટે આવ્યા હોઈએ તો, મનની અંદર તરત આ જ બધા વિચારો હશે. તમને સ્વામીની મૂર્તિનું સુખ પણ નહીં આવે, ભગવાનના દર્શનનું સુખ પણ નથી આવતું. એના માટે આ શબ્દો, છોકરાઓ તમારા હશે ધારો કે, તો અત્યારે એટલા બધા અસહિષ્ણુ થઈ ગયા છે. એક હરિભક્ત આવ્યા ને આમ થોડા ઢીલા પડી ગયેલા ને કહ્યું કે સ્વામી છોકરો ભાગી ગયો છે. કેમ, સેના માટે ભાગી ગયો? એને કહ્યું કે સ્વામી એને ફોનનું કહ્યું કે મારે ફોન જોઈએ છે, હવે ભણે છે 12 કોમર્સની અંદર, એને ફોનની શું જરૂર? કે સ્વામી એને ગમે તેમ કરીને ફોન લીધો અને પૈસા એને વાપરવા પે તો ફોનની અંદર વાપરે, અને પછી એક દિવસ થોડો ધમકાયો, 2 કડક શબ્દો કહ્યા તો ભાગી ગયો અને હવે આવવાની ના પાડે છે. તો સમાજની અંદર ને સોસાયટીમાં મારું ખોટું દેખાય છે. તો ગમે તેમ કહીને તમે એને સમજાવો. તો તમારા પોતાના દીકરાને ખોટું એ કરી રહ્યો છે તો તમે 2 શબ્દો કહી નહીં શકતા. એટલે હજી બધા સંતોને અનુભવ છે કે તમે સંતો પાસે આવો, એનું બેકગ્રાઉન્ડ બાંધો કે સ્વામી ગઈકાલે ને આમ કર્યું હતું, અઠવાડિયા પહેલા આમ કર્યું હતું, તમે મારું નામ નહીં દેતા, તમે છોકરાને સમજાવજો કે હવે આવું કરે નહીં, ઘરમાં ઝઘડ્યો તો ખોટું કરતો તો એવું સંતો પાસે આવીને તમે જ કહો છો, તો છોકરો તો તમારો છે, તમારું નથી કયું કરતો? કેમ, સંતો તો એની પાસે કેટલો સમય હોય છે, પણ આજે આપણો દીકરો આપણું સાંભળવા તૈયાર નથી. અને જો તમે કડક થઈને બોલો તો ગમે તેમ બોલી જાય અથવા ઘર છોડીને ભાગી જાય. આવા દિવસે દિવસે પ્રસંગો છે એ બનતા રહેતા હોય છે. આપણા સત્સંગીના ઘરની અંદર જ એવા પ્રસંગો બને છે કે જો આપણને શું હોય ઘણીવાર કે છોકરાઓને સત્સંગમાં નથી લાવવા, એ હમણાં ભજન નહીં કરે તો ચાલશે, હા ચાલશે, પણ પછી તમે નહીં ચાલો. એ ચાલશે, એનો વાંધો નથી. પણ તમારી શું દશા થશે છોકરા અને છોકરીઓ, કે હમણાં તો એને ભણવા દો, દસમું છે, બારમું છે, કોલેજ છે, હજી એને પ્રમાણે એને સમજાશે ત્યારે થશે. અમને મોટી ઉંમરે સમજાયું તો એને મોટી ઉંમરે સમજાશે. હા, એને જયારે સમજાશે ને ત્યારે આપણે મોઢું ઊંચું નહીં કરી શકતા હોઈએ. કેવા પ્રસંગો આ ઘણી વાર આપણને એમ કેવું, આપણા ઘરની અંદર જ છોકરો કે છોકરી તમને ખબર નથી હોતી. હમણાં એક આપણા હરિભગત, એમની છોકરી હતી એટલે આપણને ખબર પડે. એને કહ્યું કે તમારી છોકરી કોઈક બીજા છોકરા જોડે ખોટા સંબંધ છે એવું છે. એ કે સ્વામી મારી છોકરી મને વિશ્વાસ ને ખોટું કરે જ નહીં. એને કહ્યું કે કોકના દ્વારા આપણને સમાચાર મળ્યા છે કે તમારા ઘરની અંદર આ કબાટ છે, કબાટની ચાવી એની પાસે રાખે છે, એની જોડે ફોન છે, તમે ન હો ત્યારે ફોન ઉપર કલાક કલાક બીજા છોકરા જોડે વાતો કરે છે, પછી ફજિયત થવું પડશે, હજી પણ તમે છે. કે સ્વામી મને વિશ્વાસ છે ને મારી છોકરી પ્રત્યે. એને એવું કરે જ નહીં. અને આવું જયારે કહ્યું છે એટલે બાપા આયેલા, બાપાના આશીર્વાદ લીધા, એના લગ્ન માટેનું બધું પૂછ્યું, આમ તેમ કર્યું, અને બાપા કે ત્રીજા દિવસે ભાગી ગઈ. પછી પ્રતિષ્ઠિત વ્યક્તિ મોઢું ઊંચું કરીને ફરી શક્યા નહીં. સત્સંગ તો બધું શું કરવાનું એ તો ઠીક છે. એવા પણ પ્રસંગો છે કે સ્વામિનારાયણ બીએપીએસના સત્સંગની છોકરી મુસલમાન જોડે ભાગી ગઈ છે. એક બે નહીં, સેંકડોના નામ સાથે આપું, મુંબઈથી લઈને અમદાવાદ સુધીના. સત્સંગીની છોકરી એક જ, કે માતા પિતા એને સત્સંગની અંદર લાવતા નહોતા. પછી સમજાશે, આ સમજો પછી, લો હું સમજવાનું. આપણને પૈસા કમાવામાં કે ખેતી કરવામાં કે બીજું બધું કરવાનું સત્સંગની પડી નથી. જેના માટે છે મોટા પુરુષમાં તમે નહીં જોડો ને સ્વામીની અંદર, તો કોઈ દિવસ ઘરની અંદર સુખ શાંતિ નહીં આવે. અને એવા પણ પ્રસંગો છે, 2004 સાલમાં સ્વામી અમેરિકામાં ગયેલા, ત્રણ કેસ ઉપરાઉપરી એવા બની ગયા કે અમેરિકાની અંદર છોકરી સત્સંગીની, એને મુસલમાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એના માતા પિતા રડે, સમજાવે કે બેટા આપણે આ ન કરાય. એ કે ના માણસ છે ને, ધર્મ ગમે તે હોય, માણસ છે કે નહીં, એટલે અમે તો માણસ એને જોઈએ છે, ત્યાંનું કલ્ચર આવું. પછી એક રસ્તો હતો, એને કહ્યું કે બેટા જો આપણા ઘરનો એવો નિયમ છે કોઈ પણ પગલું ભરવું હોય ને તો બાપાને પૂછવું પડે. તો એક વખત બાપાને કાગળ લખીને પૂછ, જો સ્વામી આ પાડે તો અમને કોઈ વાંધો નથી. અને છોકરીને એટલા સંસ્કાર થોડા નાખેલા. પછી બાપાને લેટર લખ્યો, બાપાએ વાંચ્યો, પછી કાર્યકર દ્વારા બાપાએ સમજાવ્યું કે આપણે આ બધું કરવું નહીં, આપણે આપણા ધર્મની અંદર રહેવું. અને પછી છેલ્લા 2 છોકરી માનતી નહોતી, અહઠ લીધેલી. એક બાપાએ કોકના દ્વારા લખાયેલા જવાબ માત્રથી એને નક્કી કર્યું, પેલા છોકરાને ના પાડી દીધી કે હવે તું મને ભૂલી જા, કારણ કે મારા ગુરુએને આ મંજૂર નથી. અને 3 કુટુંબ છે બચી ગયા. તો આવો તમે તમારા દીકરા કે દીકરીને સ્વામીમાં જોડ્યા છે? આપણે બધું આપશું પણ છોકરા અને છોકરીને સ્વામીની અંદર, બાપાની અંદર જોડી દો કે જીવનની અંદર કોઈ પણ તારે શ્વાસ લેવો હોય તો એ બાપાને પૂછીને લેજે. ગાડી છે, ઘર છે તો જુદી વસ્તુ છે, તારે શ્વાસ લેવો હોય ને તો પણ મનોમન સ્વામીને પૂછજે કે હું શ્વાસ લઉં, બાપા આ પડે તો લેજે, ના પડે તો ન લેતો, એટલા સંસ્કાર નાખી દેજો. તો તમારે કોઈ દિવસ માથું નીચું કરવાનો વારો નહીં આવે. બાકી ગમે એટલું પ્રતિષ્ઠિત હશો, આર્થિક રીતે સદ્ધર હશો, પણ એકવાર એવી થપાટ મારશે ને ઘરની અંદર કોઈક સભ્ય અથવા તો છોકરા છોકરી કે આપણે ફરી નહીં શકીએ. તો બાપા એટલે કે છે કે આ બધા પ્રસંગો આપણા ઘરની અંદર આવે નહીં. એના માટે સ્વામી કે છે કે સત્સંગ છે નિત્ય કરો, સમય કાઢો અને ઘર સભા કરો. બાકી છોકરો લઈને આવ્યા, એક આપણા હરિભક્ત છે ડોક્ટર, એક શહેરની અંદર છોકરો, એ ડોક્ટર પોતે એમડી છે, એનો છોકરો એમડી છે, અહીંયા જ MS યુનિવર્સિટીની અંદર મેડિકલની અંદર છોકરો ભણતો હતો, એને એક સિંધી છોકરી જોડે પ્રેમ થઈ ગયો. એના બાપાએ સમજાયો, એ માન્યો નહીં, અને પછી કંઈક નહીં વાંધો નહીં, છોકરી સારી છે. પછી લગ્ન કરીને લાવ્યો અને બીજા દિવસે સિંધી છોકરીને કહી દીધું કે તારા ડોસા અને ડોસીને મારા ઘરમાં જોઈએ નહીં, જો એને રાખવા હોય તો હું નહીં રહું. હવે પેલાના બાપ સત્સંગી, કાર્યકર, બહુ સમર્પિત, અને આજે એના ઘરની અંદર રાખવા તૈયાર નથી. તો આ એટલા માટે કહું છું, ઘણીવાર એમ કે આપણા ઘરમાં નહીં બને એવું નથી, સત્સંગી હશે પણ જો સંસ્કાર નહીં આપે, તમે સત્સંગી હશો પણ આપ્યા તો ઘરની અંદર અશાંતિ. એ તમારા તમારી અંદર દીકરા સાથે, ભાઈ ભાઈ સાથે આવા અવારનવાર પ્રસંગો છે, એ બધું બનતું રહેતું હોય છે. એટલા માટે સ્વામી આપણને સમજાવે છે કે થોડો જાગો, ચેતો, અને ચેતીને પછી બાપા કહે છે કે ઘર સભા માટે થોડો સમય છે એ તમે ફાળવો. કારણ કે એના વગર બીજું આપણે ગમે તેટલું કરીશું તો લેશ માત્ર કોઈ છૂટકો છે જ નહીં. અને મહારાજની પણ આપણે ઈચ્છા સમજ્યા આગળ કે મહારાજે પણ આ જ પ્રકારનું હતું, તો એમાં ઘર સભાથી કયા કયા લાભ થાય છે અત્યારે આપણે લેતા નથી. એટલા માટે કે પ્રકાશ આખું એની ઉપર બહાર પડેલું છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી, મોટા પુરુષના વચનથી ઘર સભા ચાલુ કરી એટલે લાભ થાય, થાય ને થાય. એની જોડે છોકરાની માંગ એ છે કે મારા પિતા મારી જોડે બેસતા નથી. તમે વિચાર કરો, છેલ્લા કયા દિવસે આ છેલ્લા વર્ષની અંદર કયા દિવસે તમે તમારા દીકરા સાથે 15 મિનિટ પ્રેમથી બેઠા હોય એવું કે કયો દિવસ હતો? બીજું કોઈ જ કામ નહીં, ઉપદેશ આપવાની કોઈ જ વાત નહીં, બસ એની જોડે પ્રેમથી તમે બેઠા હોય એવો કયો દિવસ હતો? જેમ બાપા સંતો સાથે બેસે છે, છેલ્લે તમે યાદ કરો કે ક્યારે નાના દીકરા અથવા દીકરીએ કંઈક સારું કાર્ય કર્યું, નાનું હોય કે મોટું હોય, પણ એ કાર્ય જ્યારે દોડતા દોડતા તમારી પાસે કેવા આવે અથવા તમે જાણો અને એ કાર્યની તમે પ્રશંસા કરો અને એની પીઠ ઉપર બે હાથનામ થપ્પા મારીને કહ્યું બેટા સાબાસ છે, એવું તમે ક્યારે કહ્યું કીધું? બે તમારા ખાલી અમે એના ખભા ઉપર આમ પડશે ને, એ ઘર સભામાં બેઠા છો ને તો પડશે. છેલ્લા એક વર્ષની અંદર તમે વિચાર કરો કયા દિવસે તમે 15 મિનિટ કેવળ અને કેવળ તમારા દીકરા અથવા દીકરીની સાંભળ્યા છે. અને કોઈ વાત હંમેશા આપણે તું મને સાંભળ એવું નહીં, છેલ્લા એક વર્ષમાં 365 દિવસમાં કયો દિવસ એવો હતો કે 15 મિનિટ તમે કેવળ અને કેવળ તમારા દીકરા દીકરી કે તમારા પત્નીનું જ સાંભળ્યું છે, બીજું કંઈ જ કર્યું નથી, એવો કયો દિવસ હતો? આજે સ્વામી એના જીવનની અંદર જેટલું બોલ્યા છે ને એના કરતા વધારે મને સાંભળ્યું છે, હરિભક્તોનું સાંભળ્યું છે, સંતોનું સાંભળેલું છે, બધાનું. એટલે આપણને બાપા ગમે છે. મને જો બાપા સાંભળવાનું બંધ કરીને બોલવાનું ચાલુ કરે ને તો કોઈ ગમે નહીં. તો આપણે જે દિવસે બોલવાનું બંધ કરીને સાંભળવાનું શરૂ કરશું ને, એટલે દીકરા દીકરી ભાઈ કે પત્ની તમારા 100% થઈ જશે. પણ આપણે કયા દિવસે સાંભળ્યું? ગમે તેવી એની વાત હોય પણ ક્યારે સાંભળી? આપણે બોલે પેલા બંધ કરીને સાંભળવાનું શરૂ કરીએ છીએ. તો આ બધી વસ્તુ છે, ખાલી આપણે વિચાર કરશું તો ખબર પડશે. આ સમય છે, ઘર સભા સિવાય કોઈ જગ્યાએ તમને મળશે નહીં. એટલે બાપાએ આગ્રહ કર્યો છે તમે વિચાર કરો, સંસાર મૂક્યા પછી સંસારની ચિંતા કરે ને એને ગુરુ કહેવાય. આજે એટલી બધી બાપાને ચિંતા છે અને સ્વામીએ સંતો પાસે કે જેને સંસારને કોઈ અનુભવ નથી મૂકી દીધો છે, છતાં આપણા પરિવારના પ્રશ્નોના સમાધાન માટે 3-3, 4-4 જે ઘર સભાઓની સાહિકાલ સંતોએ લખી છે એના વિષયો તમે જુઓ, આપણને એની પડી નથી, એ વાંચતા નથી, પછી કેવી રીતે સત્સંગનું સુખ આવે? તો ઘરની અંદર શાંતિ હશે તો તમને સત્સંગમાં શાંતિ આવશે, મનની અંદર શાંતિ રહેશે. બાકી ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર જો અશાંતિ હશે તો બાપા સામે બેઠા હશે ને તો પણ અશાંતિ રહેશે, રહેશે ને રહેશે જ. એને ટાળવાનો બીજો કોઈ જ ઉપાય નથી. તમે છોકરાને 100 રૂપિયા આપો ને 100 રૂપિયાની જરૂર નથી, એને તમારા પ્રેમની જરૂર છે. 5 મિનિટ એની પાસે બેસો એની જરૂર છે. એને કોઈ સુવિધા સગવડતાની જરૂર નથી, તમે પ્રેમથી એનો સાંભળો એની જરૂર છે. એને બીજી કોઈ જરૂર નથી, એની થયેલી ભૂલને તમે મોટું મન રાખીને માફ કરતા શીખો એની એને જરૂર છે. ઘરની અંદર છોકરાનું છે, દીકરાનું છે, દીકરીનું છે, તમારા પત્નીનું છે, અથવા તો ઘરની અંદર સાસુવહુનું કોઈ પણ છે, જો એ સત્સંગ હશે એકબીજાનું સાંભળતા મૂકતા બાંધછોડ કરી લેતા, યોગી બાપા કહેતા કે કટ વળી જવું, તો આ બધું શીખશું ને તો કામ થશે, તો આપણને એટલો બધો સત્સંગનો આનંદ આવશે કે જેથી આપણને એમ થશે કે નહીં ખરેખર હવે આપણે સત્સંગ કરવો જ છે. નતર સત્સંગ કર્યા છતાં આપણને એમ કહેશે શાંતિનો અનુભવ થયો? તો આપણા બધાના અત્યારે આપણને કોન્ફિડન્સથી કહી શકતા નથી કે આપણા ઘરની અંદર આપણને શાંતિ છે. મંદિરમાં એ ત્યારે હોય, પણ ઘણી વાર સંતો કહે છે કે મંદિરમાંથી કે હવે ક્યારે ઘેર જવું છે, કે લંબાવો ને લાંબી કરો, કે કેમ ઘેર જઈએ કે અમે આવું માથાકૂટ જ છે ને કરતા બેહવા દો ને, તો એવું આપણને થયા કરે. પણ આપણે એવું કરવું નથી. સ્વામિનારાયણનું, સત્સંગીનું આપણું ઘર છે અને ઘરથી તમે આ મૂકી દો. અહમ અને મમત્વ, છેલ્લો પ્રસંગ એને આપણે પૂરું કરીએ, અહમ અને મમત્વ હશે પણ એ તો જ છૂટશે. કારણ આ જ છે, છોકરા છોકરીનું અથવા તો તમારું ઘરની અંદર કંઈ સાસુવાનું, ભાઈ ભાઈ વચ્ચેનું, એ સમજવા તૈયાર નથી, કોઈ મૂકવા તૈયાર નથી, પોતાનું ધાર્યું કરાવવાની, પોતાનો મોભો પાડી દેવાનું, હું કહું એમ જ થવું જેવી ભાવના દરેકને છે ને. એટલે આ પ્રશ્ન છે. આપણને બધાને ખ્યાલ છે, ઘણી વાર આ પ્રસંગ આપણે સાંભળેલો છે. વર્ષો પહેલા પુરાણની અંદર બધા પ્રસંગો આવેલો છે કે ગોપીચંદ પોતે રાજા હતો પણ એની માતાએ એને ઉપદેશ આપ્યો એટલે રાજગાદી છોડીને જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે ગયો. એવી રીતે ભર્તુહરિ પણ પોતે રાજા હતા પરંતુ એ પણ ભજન કરવા માટે ગયા. બંને જોગીની સ્થિતિ લઈ લીધી, સાધુ બની ગયા અને પછી જંગલની અંદર પોતે ભજન કરવા માટે જાય છે. એની અંદર સ્વભાવ તો જોડે લઈને ગયેલા. એક દિવસ એક ધર્મશાળાની અંદર એક ઓટલા ઉપર બંને એની કંઈક જોડી ખીતી ઉપર ટીંગાડવા માટે પેલા એમ ખીતી પોતાની બુકિંગ કરી. તે પેલા એને પેલે બુકિંગ કરી કે પેલા મેં કરી હતી જગ્યા, અહીંયા મેં બુક કરી હતી કે રાત્રે સુવા માટે. પેલો કે નહીં મેં બુકિંગ કરેલી, પેલો કે મેં બુકિંગ કરેલી. એમાં બંને ભર્તુહરિ અને ગોપીચંદ બંને ઝઘડ્યા, બંનેમાંથી કોઈ નીચું મૂકવા તૈયાર નહીં અને ઝઘડા ઝઘડી બોલા ચાલી અને મારામારી સુધી આવી ગયા. એ વખતે ત્યાંથી એક ડોશીમાં પસાર થતા હતા અને એને થયું લે હું છે જોગતાઓ. એટલે પેલાએ કહ્યું કે ભાઈ આ હું પેલા આવ્યો હતો અને આ ખીટી મારી છે અને આ પેલો આવી, કે ના પેલા હું આવ્યો હતો. આ બધી વાત કરી ત્યારે માજી એક શબ્દ બોલ્યા કે ધન્ય છે ગોપીચંદ ને ધન્ય છે ભર્તુહરિને કે આખું રાજપાટ છૂટે તમે જોગતા હોય આટલું છોડી શકતા નથી. પેલાને બેને ખબર કે હું ગોપીચંદ, પેલાને ખબર કે હું ભર્તુહરી, તો તરત બદલાઈ ગયું. પેલાને કે વાંધો નહીં કે હું તો ગમે ત્યાં પડે તમે અહીંયા રહી જાઓ. પેલો કે ના ના ના, મારે એવું કંઈ નથી કે તમે રહેજો. કેમ? કારણ કે એને ખબર પડે કે હું ભર્તુહરી, અને પેલાને ખબર પડે કે હું ગોપીચંદ છું, એટલે મૂક્યું. એમ આપણને ખબર પડે કે હું પ્રમુખ સ્વામીનો છું, જે દિવસે ખબર પડશે ને બધું મુકાઈ જશે. ગમે તેટલું અહમ મમત્વ હશે, ગમે તેવી ખેંચતાણ કરશો, પણ આપણને ખબર પડશે કે હું બીએપીએસ નો છું, પ્રમુખ સ્વામીનો છું, શ્રીજી મહારાજ નો છું, તો ગમે તેવું અહમ મમત્વ ખેંચતાણ બધું મૂકીને કઈ નઈ, તમે છે એમ કોઈ એકદમ સરળતા વ્યાપી જશે, અને એનાથી ઘરની અંદર શાંતિ થશે. તો જે બાપાએ કહ્યું કે કૌટુંબિક શાંતિ માટે નિત્ય સત્સંગ ન હોય તો કાન પકડી પકડીને એમ સેજ કડક થઈને પણ સત્સંગની અંદર બેસવાની ટેવ પાડજો, ઘર સભા કરજો, એકબીજાને સમજવાની કોશિશ કરજો, કંઈ પણ ભૂલ થાય તો સમજવાનો પ્રયત્ન કરજો. અને ચોથી વસ્તુ છે કે મોટું મન રાખજો. ભૂલ તો બધાની થશે, તમારી થશે, છોકરાની થશે, તો છોકરો તમને માફ કરે, તમે છોકરાને કરો. મોટું મન, જેમ બાપા કેમ બધાને માફ કરે છે કે નહીં, તો આપણને એનામાં હેત થાય છે. તો આ ચાર વસ્તુ બાપાએ આપણને સમજાવી છે એમના આટલા છેલ્લા લગભગ 60-65 વર્ષના વિચરણના અનુભવના આધારે બાપાએ કહ્યું છે કે કુટુંબની અંદર જો શાંતિ રાખવી હોય તો આ ચાર પાયા છે, આ ચાર વસ્તુ જો આપણે કરીશું તો આપણા કુટુંબની અંદર શાંતિ રહેશે, તો આપણા મનની અંદર શાંતિ રહેશે, તો જ આપણને સત્સંગની અંદર, પૂજાની અંદર, અથવા તો ભગવાનના દર્શન કરવા માટે જઈએ ત્યારે આપણને એમની દર્શનનું સુખ અને સત્સંગનું સુખ આવશે, તેવું સુખ આપણે અનુભવી શકીએ, અને કુટુંબની અંદર પણ દરેક કુટુંબમાં જેવી સત્પુરુષની ઈચ્છા છે એવી શાંતિ આપણે રાખી શકીએ. અને કંઈક આવું જેમ ભયબાને જેવું હઠ જેવું આપણા ઘરની અંદર હોય તો આજે નક્કી કરીને આ શિબિરમાંથી જઈએ કે કંઈ પણ છે ને મારે મૂકવું છે. કોણ મૂકશે? છેલ્લું કહીએ, એક લેખકે લખ્યું છે કે આપણામાંથી કોક તો જાગે, કોઈ શું જાગે, તું જ જાગ્યો તો તું જ જાગે. કે આપણામાંથી ખબર પડે કે આપણે શાંતિ રાખવી છે તો પહેલો પ્રયત્ન કોણ કરશે? તો હું કરીશ. આપણામાંથી કોઈ તો જાગે. બાપ દાદાની મેળી બંધ હવેલી, ગામની ચિંતા ગોંધરે અમેલી, સૌ સૂતા હોય કેમ ચાલે? ગામની બધા હોઈ જાય કેમ ચાલે? કોક તો જાગે. એમ આપણા ઘરનો પરિવાર તૂટી રહ્યો છે, સંબંધો વણસી રહ્યા છે, બધા સૂતા હોય પોતપોતાને, કોઈને પડી ના હોય કે બીએપીએસ નું ઘર કે સત્સંગ સાચવવાની કેમ ચાલે? આજે આપણે શિબિરમાં આવ્યા છે ને આપણને ખબર પડે કે આ કરવું જોઈએ, તો હું જાગી ગયો છું, જે પણ કરવું પડશે ભલે મારે સહન કરવું પડે, ગમે તે થાય, બસ બાપાની આજ્ઞા કરીને હું આ કરીશ. એમાં મારે ગમે તેવું મૂકવું પડે કે સહન કરવું પડે, પણ હું કરીશ. પણ મારા ઘરની અંદર બીએપીએસના આદર્શ સત્સંગીનું ઘર મારે કરવું છે, એવો એક વિચાર, એવો એક દ્રઢ સંકલ્પ સાથે જો આપણે શિબિરમાંથી જશું તો સ્વામીને આપણે ઘણો બધો આરામ પણ બાપાને આપી શકીશું, અને બાપાનો આપણે પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી શકીશું, તેવી કૌટુંબિક શાંતિ આપણે આપણા ઘરની અંદર ઘર સભા દ્વારા ઉભી કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જેમ નદીને કિનારાનું બંધન છે તો તેનું અસ્તિત્વ છે, ઝાડના મૂળ એ ઝાડને ટકાવી રાખે છે. ક્રિકેટની મહત્તા કેમ છે? કારણ કે એની અંદર નિયમો છે. જો નિયમો જ ના હોય તો આપણે ક્રિકેટ જોવામાં આપણને રસ જ ના પડે. એટલે કહેવાનું શું કે જીવનમાં સંયમ અને નિયમ જો હોય તો સુખ શાંતિનો અનુભવ થાય છે, ને ના હોય તો અનુભવ થતો નથી. આપણે મહાભારતનો એક પ્રસંગ જાણીએ છીએ કે ગાંધારીએ આંખ પર પાટા બાંધી રાખેલા, તો એમની આંખની દ્રષ્ટિમાં કેટલો સંયમ હતો. તો જ્યારે એમને આંખો ખોલી એ વખતે દુર્યોધન સામે હતા, તો દુર્યોધન આખા વજ્રના થઈ ગયા. એટલે આમ દરેક ઇન્દ્રિય પર સંયમ હોય તો તેમાંથી બળ પ્રગટે છે અને ધારેલું કામ કરી શકાય છે. તો જીવનમાં સંયમની મહત્તા કેટલી છે તે આપણે એક પ્રવચન દ્વારા જાણીએ, જેનો વિષય છે સંયમ, અને એનો લાભ આપશે પૂજ્ય પરમ ચિંતન સ્વામી.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય.

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। प्रवचन नो विषय छे जीवन नी अंदर संयम राखवो जोईए के नहीं। हूँ रजू करूँ एना पहला तमे ज कहो કે જરૂરી છે કે નથી। કેટલા માને છે કે જીવનની અંદર ખાવામાં, પીવામાં, જોવામાં, વિચારવામાં સંયમ બહુ જ જરૂરી હોય એવું કેટલા માને છે? બાજુવાળાએ કરી એટલે જોઈને નહીં, વાંધો નહીં। તો જીવનની અંદર સંયમ એટલા માટે જરૂરી છે કે તમે અત્યારે જે લગભગ 16 વર્ષથી લઈને 22 કે 25 વર્ષની ઉંમર સુધીના આપણે બધા બેઠા છીએ, એના માટે એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ એનર્જેટિક પાર્ટ ઓફ લાઈફ। આ જીવનનો સૌથી એનર્જેટિક પાર્ટ એટલે કે એકદમ શક્તિવાળો સમય છે, અને એ શક્તિનો જો તમે ઉપયોગ ખોટી રીતે કરી નાખો અથવા શક્તિ વેડફાઈ જાય તો તમને તો નુકસાન છે, પરંતુ એને સાથે સાથે દેશને અને સંસ્થાને પણ ઘણું બધું નુકસાન છે, તમારા માતા પિતાને પણ ઘણું બધું નુકસાન છે। એટલે કહ્યું છે કે યુ આર ધ ફ્યુચર ઓફ નેશન। ડોક્ટર સ્વામી ઘણી બધી વખત સમજાવે છે કે યુ આર ધ ફ્યુચર ઓફ BAPS। આપણે ફક્ત આપણે નથી, પરંતુ આ દેશનું અને આપણી સંસ્થાનું ભવિષ્ય છીએ, અને એના માટે તમે નક્કી થયેલા, સિલેક્ટ થયેલા કિશોરોને જ આ કહેવામાં આવે છે કે જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે, નહીતર જીવન તો પૂરું થશે પણ સંયમ નહીં હોય તો કેવું થશે? ગઈકાલે રાત્રે તમે બધા સૂતા હશો, મંદિરની આજુબાજુ નીચે જે જગ્યા છે ત્યાં આપણે ગાદલા નાખીને સૂતા, નજર આપણી ઊંચી હતી, અંધારાના સમયમાં આકાશની અંદર સેંકડો અને અનંત તારાઓ તમારી નજર સામે આવ્યા હશે, બરાબર છે? તમે રાત્રે જોયેલા હતા એ તારા અત્યારે તમે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે એ અદ્રશ્ય થઈ ગયા હતા। રાત પડે અને આકાશની અંદર આવા અસંખ્ય તારાઓ ઉગે છે, 8 થી 10 કલાક કરીને સવાર પડ્યા પછી એ તારા પોતાનું અસ્તિત્વ ભૂલી અને નીકળી જાય છે, જેને કોઈ જ યાદ નથી કરતું। પરંતુ આપણને સૌને ખ્યાલ છે કે 70-80 વર્ષની વચ્ચે આકાશની અંદર એકાદો ધૂમકેતુ આવી અને પોતાનો તેજનો લીસોટો મૂકીને ચાલ્યો જાય છે, અને વર્ષોથી એ ધૂમકેતુના ઇતિહાસો આપણે સ્કૂલની અંદર પોપટની જેમ ભણવા પડે છે। તો આ વિશ્વની અંદર અને આ ધરતી ઉપર તમારી ઉંમરના કેટલા બધા કિશોરો પૃથ્વી ઉપર તારાની જેમ આવ્યા, 8-10 કલાક અને જેટલું એને જીવન મળ્યું છે જીવન જીવીને જતા રહ્યા, પણ ઇતિહાસ કોઈએ સર્જ્યો નથી। બહુ ઓછા એવા ધૂમકેતુની જેમ આવીને પોતાનો તેજનો લીસોટો મૂકીને ગયા કે આજની તારીખે પણ પ્રવચનોની અંદર એને યાદ કરવામાં આવે છે। આગળ આપણે જોશું અને આપણે પણ જેને માનથી યાદ કરીએ છીએ, તો સંયમ એટલા માટે રાખવાનો છે કે તમારે તારા બનવું છે કે ધૂમકેતુ બનવું છે? જેને આકાશમાં અથામતા રોજ તારા બનવું એ આંગળી ઊંચી કરે। દુનિયાની અંદર શિખરો ઘણા બધા છે, એવરેસ્ટ શિખર છે, 29,000 ફૂટની ઊંચાઈ ઉપર -30-40 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચે એ પણ એક શિખર છે, ત્યાં પણ ઘણા બધાને ચડવું છે, પણ હિલેરીથી શરૂ કરીને આજ સુધી ફક્ત 6 બજની વસ્તીમાંથી 235 જેટલી વ્યક્તિ આ એવરેસ્ટના શિખર ઉપર ચડી શક્યા છે, બાકી મોટાભાગના તો ગામના ઉકેડા ઉપર જ ચડી અને નીચે ઉતરી જાય છે। તો તમારે તમારા જીવનની અંદર કયા શિખર ઉપર પહોંચવું છે, ગામના ઉકડા ઉપર કે એવરેસ્ટ ઉપર? આકાશની અંદર તમે
દૂર દૂર ઉડતા એવા ગરુડ પક્ષીઓને પણ જોયા હશે. આ ગરુડ પક્ષીની અંદર એટલી પાંખમાં તાકાત છે કે હજારો ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. એને સૌ માનભેર જુએ છે. બીજી બાજુ તમારા ગામની અંદર કે તમારી સોસાયટીની અંદર કુકડાઓ ફરતા તમે જોયા હશે. આ કુકડાઓ ઉડી નથી શકતા, ફક્ત 5 કે 7 કે 10 ફૂટના કૂદકાઓ મારી, ઠેકડાઓ મારી અને સોસાયટી કે ગામની ધૂળની અંદર પોતાનું જીવન રગદોળીને પૂરું કરી શકે છે. ઉપર એને ઉડવાની શક્તિ મળતી નથી. તો આ બંનેમાંથી તમારે કયા બનવું છે? ઉપર ગરુડ જેવા થવું છે કે સોસાયટીની અંદર કે ગામની અંદર જ ફરી અને ધૂળની અંદર રગદોળાઈ જઈ પોતાનું જીવન પૂરું કરવું છે? તો સંયમ એટલા માટે જરૂરી છે કે જો તમારે ધૂમકેતુ બનવું હોય, અથવા તો તમારે ગરુડ જેવી ઊંચાઈને સ્પીડ પ્રાપ્ત કરવી હોય, અથવા તો તમારે એવરેસ્ટના શિખરો જો સર કરવા હોય, તો જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે. આપણા શાસ્ત્રો પણ આપણને આ સમજાવે છે. ઉપનિષદ શરૂ થાય છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પહેલા જ શ્લોકની અંદર કહેલું છે કે તેને તક્તેન ભૂંજી થાહા, તમને જેટલું મળે છે એટલું બધું જ ભોગવો નહીં, થોડો ત્યાગ કરો, થોડો સંયમ કરો ને પછી ભોગવો, તો તમારી અંદર તાકાત આવશે. ગઈકાલે સાંજે બીએમ સાહેબ આવેલા, એમને નચિકેતાનું સ્ટાર્ટિંગ કરેલું એના પ્રોજેક્ટ દ્વારા, કે નચિકેતા માટે વિવેકાનંદ સ્વામી એવું બોલેલા કે મને 100 નચિકેતા આપી દેવામાં આવે તો હિન્દુસ્તાનની સકલ બદલી નાખું. તો કેમ નચિકેતાની જ માંગણી કરીને આપણી કોઈની ના કરી? તમારા નામ કેમ ના આવ્યા કે મારું નામ કેમ ના આવ્યું? કારણ કે ઉપનિષદ તમે વાંચશો તો કઠ ઉપનિષદની અંદર તમને દર્શન થશે કે તમારી ઉંમર જ્યારે નચિકેતાએ જીવનની અંદર સંયમ, યમરાજાએ જ્યારે એમને માગણીઓ કરી કે તું આ જ્ઞાનના બદલે આટલું લઈ જા, સમગ્ર પૃથ્વી લઈ જા, અપ્સરાઓ તને આપીએ છે, તારે જેટલું પૈસા જોઈએ, જેટલી ઉંમર જોઈએ લઈ જા, ત્યારે નચિકેતા ના પાડે છે. એ નચિકેતાના સંયમના કારણે વિવેકાનંદ સ્વામી બોલેલા કે આવા સંયમી 100 નચિકેતા જો મને આપી દેવામાં આવે તો આખી પૃથ્વીની સકલ બદલી નાખું. વિવેકાનંદ સ્વામી પોતે હંમેશા એવું કહેતા કે ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ સક્સેસ. જીવનની અંદર જો તમારે સફળ થવું હોય તો એનો એક અને માત્ર એક જ ઉપાય છે. એના માટે પોતે વર્ણન કરીને કહેતા, ટેક અપ એન આઈડિયા. તમે જીવનમાં કોઈ પણ એક વિચારને પકડો, પછી આ વિચાર તમે જે પણ પકડ્યો હોય બેલેન્સની અંદર, એક તો ધારો કે આપણે ભણીએ છીએ તો ભણવાનો વિચાર તમે પકડો, એની સાથે સત્સંગ છે તો સત્સંગનો, બંને બેલેન્સની અંદર તમે કોઈ પણ ટેકઅપ એન આઈડિયા, તમે એક વિચારને પકડો, ત્યાર પછી શું? તો વિવેકાનંદ સ્વામી કહેતા કે તમે નક્કી કરેલો, તમે પકડેલો વિચાર એ તમારા શરીરની અંદર, તમારા લોહીની અંદર, તમારા નસેનસની અંદર, તમારી નર્વસ સિસ્ટમની અંદર, તમારા હૃદયના પ્રત્યેક ધબકાર્યા વિચારને ધબકવા દો, એને શરીરની અંદર વહેવા દો, અને ત્યાર પછી આ થઈ જાય. એટલે કહ્યું કે તમે નક્કી કરેલા વિચારો સિવાયના બધા જ વિચારોનો તમે ત્યાગ કરી દો. This is the only way to success. આપણે વિચાર કરીએ, થોડો સમય રહે અને જતો રહે, એક વિચારની જોડે બીજા હજારો વિચારો. આપણે પણ આપણી પર્સનાલિટી ઊભી કરવી છે, આપણે પણ આપણી હેરસ્ટાઇલ રાખવી છે, આપણે પણ સારા કપડાં છે, આધુનિક દુનિયાની સાથે આપણે પણ કદમ મિલાવવા છે. આવા અનંત વિચારોની સાથે તમે શિક્ષણ અને સત્સંગમાં આગળ વધવાનો પ્રયત્ન કરો તો નહીં વધાય. તમે નક્કી કરેલા વિચાર સિવાયના બધા જ વિચારો ઉપર જ્યારે તમારો સંયમ આવશે ને, એ જ વખતે આપણે કંઈક દુનિયાને આપી શકીશું અને દુનિયા આપણને કંઈક યાદ કરશે. બાકી એવરેજ કેવું હોય છે હિન્દુસ્તાનની અંદર, જ્યારથી આપણે નાના હતા ને સમજણાને સાંભળતા થયા, ત્યારથી આપણે ટાટા બિરલા કંપની સાંભળીએ છીએ. ટાટાની સ્થાપના કરનાર જમશેદજી ટાટા, એ જ્યારે નાના હતા તમારા કરતા પણ, ત્યારે એના પિતાશ્રીએ કહેલું કે બેટા, આ પૃથ્વી ઉપર દર 10 વ્યક્તિએ 9 વ્યક્તિ એવી હોય છે કે જે 10મી વ્યક્તિ માટે જીવનની અંદર કામ કરવા માટે જન્મતી હોય છે. 10માંથી ફક્ત 1 જ વ્યક્તિ એવી હોય છે કે જે 9 વ્યક્તિ ઉપર કામ કરતી હોય છે. એટલે કે મારી ઈચ્છા એવી છે કે તારી ગણતરી 1 થી 9ની અંદર ના થાય, પણ તું એવો બન કે લોકો તારા માટે કામ કરે. અને નાના બાળક આ જમશેદજીના મનની અંદર આ વિચાર વવાઈ ગયો
અને વિચાર સિવાયના બધા જ વિચારોને મૂકી દીધા તો સામાન્ય કુટુંબની અંદર જન્મેલા અને આગળ વધતાને ટાટા ગ્રુપની સ્થાપના કરી. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યા એવી છે કે જે આ ટાટાના હાથ નીચે કામ કરે છે. બહુ ઓછી વ્યક્તિ એવી હોય છે કે જે બીજાની ઉપર રહીને કામ કરતા હોય. કોઈ પણ કંપનીની અંદર એમ્પ્લોઈઝ વધારે હોય, એમડી અને સીઈઓ ઓછા હોય, તો એના માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર આ સંયમ હોવો જોઈએ. સંયમ આમ તમને દેખાય તો એક તાકાત છે, પણ કેવું છે કે અદ્રશ્ય છે, એટલે ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો. તો સંયમ ક્યાં ક્યાં રાખવાનો છે? જોવાની અંદર, ખાવાની અંદર, બોલવાની અંદર, તમારી લાગણી ઉપર પણ સંયમ જરૂરી છે. મોજશોખની અંદર, કારણ કે આ ઉંમરમાં ઘણા બધા આપણને મોજશોખની ઈચ્છા થતી હોય, પરંતુ આપણા મનની અંદર એક પાછું એ પણ છે કે જો આપણે આવું નહીં કરીએ તો આગળ નહીં વધી શકીએ. અને જે લોકો સાદાઈથી જીવે છે, જે લોકો સંયમથી જીવે છે, એને દુનિયા પૂછતી જ નથી. આવા એક પ્રકારનું ભૂસું આપણા મનની અંદર ભરાયેલું છે. એટલે અમુક પ્રકારના પિક્ચરની અંદર કોઈ હીરોએ કપડાં પહેર્યા હોય, કોઈ સ્ટાઇલ કરી હોય, કોઈક બાઇક લીધું હોય અને બાઇક લઈને આપણને નીકળવાની ઈચ્છા થાય કે આપણે બાઇક લઈએ, બાઇક લીધા પછી ઉપરના બે બટન ખુલ્લા રાખી અને જોરથી હોર્ન મારતો મારતો નીકળે, અંદર હવા ભરાય એટલે જાણે કોથળો લબડતો લબડતો જતો એવું લાગે. પણ આપણા મનની અંદર એક આ પ્રકારનું હોય છે કે બસ આવી એક સ્ટાઇલ પાડીને બતાવી દેવી છે. કોલેજની અંદર આમ એન્ટ્રી થાય ત્યાંથી જ આમ તમે આમ ભાત ભાતને જાત જાતની વ્યક્તિઓના નખરાઓ અને ચહેરાઓ, એની અંદર ડે ઉજવાય એટલે ડેની અંદર પણ પોતાની જે કંઈ પણ બોગસ અભિવ્યક્તિ કરવાની હોય બધી અભિવ્યક્તિ રજૂ કરી દે. ત્યારે ઘણી વાર આપણને એમ થાય કે શું માણસ છે યાર, કેટલી બધી સ્ટાઇલ છે આની પાસે, અને આપણામાં તો આવું કંઈ જ નથી. અને જે બિચારો સાધો હોય આમ સાદી રીતે તો ભગત છે, આનામાં કંઈ છે જ નહીં, આ કંઈ કરી જ નહીં શકે. એટલે આવું બે ત્રણ વસ્તુ સંભળાય એટલે આપણને એમ થાય કે યાર આપણે પણ કંઈક કરીને તો બતાવું જ છે. એટલે પછી બીજા દિવસથી એની જોડે કે ભાઈ કઈ સ્ટાઇલ હોય તું કે, અને પછી આપણે ચાલુ કરીએ. પણ તમે જોજો, જીવનમાં લાગણીઓ ઉપર, ખાવાનો પીવાનો, આપણા ગુરુએ જે પણ કહ્યું છે તમે સાદાઈથી જીવન જીવશો તો એની અંદર તાકાત કેટલી હોય છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે આપણી પાસે શક્તિ નથી એમ નહીં. મહારાજે લખેલું છે, વચનામૃતનું ટાઇટલ છે કે 20 કોસનો પ્રવાહ. આપણી પાસે શક્તિ છે પણ 20 જુદી જુદી દિશા અને જુદા જુદા વિચારોની અંદર શક્તિ વહેંચાયેલી છે. ભણવું છે, સત્સંગમાં જવું છે, સ્કૂલની અંદર કે કોલેજની અંદર આપણે એક ઇમેજ ઊભી કરવી છે, સોસાયટીની અંદર પણ આપણે એક જુદા પ્રકારનું એક વટ પાડવો છે. આવા ઘણા બધા 20 પ્રકારની દિશાઓની અંદર આપણી શક્તિ વહેંચાયેલી છે. હવે તમે વિચાર કરો, કૂવાની અંદરથી પાણી મોટર દ્વારા આવતું હોય અને પછી 20 જુદા જુદા ધોરિયાઓની અંદર પાણી જતું હોય તો પાણીની તાકાત કેટલી હોય? પણ 20 મોટરનું પાણી જો તમે એક જ ધોરિયાની અંદર સીધું વહેતું કરો તો એની અંદર પછી એટલી તાકાત હોય છે કે મહારાજ કહે છે કે એને અટકાવવાનો પ્રયત્ન કરે, પાણીની પાળ બાંધવાનો પ્રયત્ન કરે તો એને તોડી એને જતું રહે છે. એમ આપણી પાસે શક્તિ છે પરંતુ સંયમના અભાવે જુદી જુદી દિશાઓની અંદર આપણી શક્તિ વેડફાઈ જાય છે. એટલે તમે ઘણું બધું નક્કી કર્યું હોય છે. ગઈકાલે ઇન્ટરવ્યુ લીધું આપણે સાંભળ્યું એ વખતે ઘણાના મનની અંદર પણ કે આપણે પણ બસ આવી રીતના કોઈક મોટી કંપનીના એમડી થવું છે, આપણે પણ આવું કરવું છે. પણ સેબેરી પૂરી થઈને ઘેર પહોંચ્યા ને 1 2020 જો એટલે પૂરું કે ના આપણે છે ને આમાં બરાબર છે, આ બહુ અઘરું છે. ગઈકાલે આપણે પેલી સ્કીટ પણ જોયેલી, આખું ટાઈમ ટેબલ બનાવ્યું અને ટાઈમ ટેબલ બનાવ્યા પછી કે ટાઈમ ટેબલ આજે એક રમી લઈએ, આજે આ જોઈ લઈએ, પછી આવતીકાલથી ડબલ વાંચી લઈશ. તો આવા એક વિચારોથી આપણે ફંગોળાઈ જતા હોઈએ છીએ. પરંતુ તમે દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે તમે જુઓ, ઓલિમ્પિક્સ ગઈકાલે આપણે જોયેલું, ઓલિમ્પિક્સની અંદર તરવાની અંદર જેનો મેક્સિમમ વર્લ્ડ રેકોર્ડ ઊભો કરેલો એ વ્યક્તિનું નામ હતું માઇકલ ફ્લેપ્સ. સ્વિમિંગની અંદર એની એક જ વ્યક્તિએ ઓલિમ્પિક્સની અંદર આપણા ગામના તળાવમાં નહીં કે જ્યાં તમારા સિવાય કોઈ નથી તરતું એવી જગ્યાએ નહીં, પણ દુનિયાભરની વ્યક્તિ જ્યાં ટ્રેનિંગ લઈને મહેનત કરીને જે ગ્રાઉન્ડની અંદર આવી અને પોતાની એક ઇમેજ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે એ જગ્યાએ માઇકલ ફ્લેપ્સ એણે પોતે તરી અને 8-8 ગોલ્ડ મેડલ મેળવી લીધા.
એક જ વ્યક્તિ અને ભારત એક અબજ કરતા પણ વધારે સંખ્યા છે અને કેટલા બધા વ્યક્તિને ત્યાં મોકલ્યા છતાં એક જ વ્યક્તિ એક જ ગોલ્ડ મેડલ લઈને આવી. જ્યારે એણે એકલાય 8 અને એવા જૂના લગભગ 6 રેકોર્ડ તો વર્લ્ડ રેકોર્ડ એને પોતે તોડીને નવા સ્થાપ્યા. કેમ, શું વિશેષતા હશે? કે બહુ લાંબો હતો એવું તો છે નહીં, કે 20 ફૂટની હાઈટ હોય એટલે તારે એવું અડધું તો એ જ કવર કરી લે. શાના માટે? એનો જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો કે તમે શું કરો છો, તમારો રૂટીન શું હતું, ત્યારે માઇકલ ફ્લેપ્સે કહ્યું છે, દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હશે એના જીવનની અંદર આ હશે. ત્યારે માઇકલ ફ્લેપ્સે શું કહ્યું કે બસ મારું રૂટીન જીવનની અંદર એટલું જ હતું, ઉઠવાનું, ઊંઘવાનું, વચ્ચે ખાવાનું.

વિડીયો જોયેલી સચિન તેંડુલકર માટે એકદમ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એ પણ આની અંદર બોલેલા અને એના ઉપર એક બુક લખાયેલી છે અને એના માટે એવું કહેવાય છે સચિન ઇઝ ધ લિજેન્ડ એટલે કે એક દંતકથા છે. આપણને એવું જ લાગે જો તમે વાંચો તો સચિન નામની કોઈ વ્યક્તિ સદેહે આવું કામ કરી જ ન શકે એના માટે એવું કહેવાય છે કે લિજેન્ડ એક દંતકથા જેવું એક પાત્ર છે. કેમ? કારણ કે આખું બોડી એનું જે પ્રકારનું છે એના ઉપર આ લોકોએ રિસર્ચ કર્યા પછી કહ્યું કે આટલી નાની એની ઊંચાઈ હોય અને એની અંદર એના હાથ અને પગ આવા હોય અને એની સામે જ્યારે દુનિયાના આવા ફાસ્ટર બોલરો અને બોલને જ્યારે સ્વિંગ કરતા હોય અને એ વખતે સચિન જે પ્રકારના શોટ મારે છે અને સચિન જે પ્રકારની ક્રિકેટની અંદર સિક્સ લગાવે છે કે મેડિકલ રીતે આટલા નાના શરીરમાં આવા બોલરોની વચ્ચે કોઈ દિવસ આ શક્ય બનતું જ નથી. પણ છતાં પણ સચિન દુનિયાને બતાવી શક્યું કે બિયોન્ડ ધ બોડી, બોડીની પેલે પાર પણ કોઈક એવી વસ્તુ છે કે જે કરી શકાય છે. કેમ? તો સચિનના સૌ પ્રથમ કોચ હતા આચરેકર. આચરેકરે ધ સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર આ બુકની અંદર લખેલું છે કે સચિનને પહેલા ટેનિસની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને સચિનના તમે જૂના ફોટો જો તો એ વખતનો ટેનિસ સ્ટાર હતા. એને માથા ઉપર પટ્ટી બાંધેલી હતી અને હાથની અંદર ટેનિસનું રેકેટ લઈને ફોટા પડાવતો સચિન. ત્યારે એની ઉંમર લગભગ 8-9 વર્ષની હશે. પણ પછી એને ખબરની અંદરથી વિચાર આવ્યો અને એને થયું કે ભારતનું ક્રિકેટ બહુ કથળતું જાય છે અને ક્રિકેટની અંદર એને ઇન્ટરેસ્ટ ઊભો થયો અને પછી ક્રિકેટનું જ્યારે એને બેટ હાથમાં પકડ્યું ત્યાર પછી ટેનિસનું રેકેટ કોઈ દિવસ પકડ્યું નથી. અને આચરેકર પોતે એવું કહે છે કે સચિનની ઉંમર જ્યારે 11-12 વર્ષની હતી એ વખતે મુંબઈના ગ્રાઉન્ડ ઉપર મેં પહેલી વખતે છોકરાને જોયો. વેકેશનનો સમય હતો, સવારે અજવાળું થાય અને ગ્રાઉન્ડ ઉપર પહોંચે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નેટ પ્રેક્ટિસ કરે, નવું નવું જાણવાની ઈચ્છા. જે ઉંમરની અંદર બીજા બાળકો પોતાના મામાને ત્યાં જાય, ફરવા જાય, રમવા જાય, પિક્ચરો જોતા હોય, એ વખતે સચિન ફક્ત ગ્રાઉન્ડ ઉપર ઊભા ઊભા ક્રિકેટ જ રમતો. ત્યારે એના આચરેકર આ કોચ બોલેલા, એ વખતે મારા મનની અંદર મને વિશ્વાસ આવેલો કે આ છોકરો મોટો થઈ અને ભારતના ક્રિકેટને દુનિયાની અંદર એક જુદી જગ્યા ઉપર મૂકી શકશે. અને આજે મારો વિશ્વાસ સાચો પડ્યો કારણ કે સચિનને ક્રિકેટ સિવાય કોઈ જગ્યામાં ઇન્ટરેસ્ટ નહોતો. અને ગઈકાલે સચિને પણ પોતાના જ શબ્દોની અંદર કહેલું કે આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ વોચ ક્રિકેટ, આઈ સી ક્રિકેટ, કે બધું જ બસ ક્રિકેટનું જ જોતો હતો. અને આપણે થોડી વાર થાય તો રેકેટ હાથમાં હોય, થોડી વાર થાય તો પુસ્તક હાથમાં આવી જાય, થોડી વાર થાય કોઈ બાઇકનું સ્ટન્ટ જોવે તો બાઇક પણ હાથમાં લઈ લે, પાછું એમ થાય કે ક્રિકેટ લઈએ તો ક્રિકેટ પણ લઈ લે, એની અંદર કોક લાગે આને બોલિંગ સારી નાખી, આ વખતે યુવરાજે આવું કર્યું તો પાછું યુવરાજની સ્ટાઇલ. તે આપણા મનની અંદર આપણે શું કરવાનું છે કોઈ જ નક્કી નથી. તમારે ક્રિકેટર થવાનું છે, હવે પતી ગયું એ ઉંમર ગઈ, તમે ગમે તેટલું રમશો ને ગમે તેટલું ટીચશો ને તો હવે તમને રણજી ટ્રોફીમાં નહીં લે, ઇન્ડિયાની કોઈ ક્રિકેટ ટીમમાં તમારી સોસાયટી સિવાય ક્યાંય તમને નહીં રાખે. કારણ કે તમારી ઉંમર જતી રહી, 10 વર્ષની ઉંમરે જો તમારે ક્રિકેટર બનવાનું હોય ને તો 10 વર્ષની ઉંમરે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવું પડે તો તમે 18-19 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમી શકો. હવે આટલી ઉંમરે તમે રોજના 3-3, 4-4 કલાક જોવામાં, 4-4 કલાક રમવામાં બગાડો તો યોગ્ય છે? તો એ વ્યક્તિ ક્યારે આગળ વધી શકતા નથી. અબ્દુલ કલામ સાહેબની વાત પણ આપણે ગઈકાલે પરમ દિવસે ઘણી બધી સાંભળેલી. બહુ સામાન્ય છોકરો, તમારા કરતા પણ અત્યંત આર્થિક પરિસ્થિતિ એની નબળી હતી, પણ એના મનની અંદર સંકલ્પ હતો કે આપણે આગળ વધવું છે. છાપા વેચે, આંબલીના કચુકા ઉકેડાની અંદરથી ફંફોસે એ વેચે, ભણે કરે અને ત્યાર પછી એને મદ્રાસની અંદર જ્યારે એડમિશન મળ્યું ત્યારે મદ્રાસ જવાના એડમિશનના અને ભાડાના પૈસા નહીં, ત્યારે પોતે લખે છે ઇગ્નાઇટેડ માઇન્ડની અંદર કે મારી બેન જોરા અને મારા બનેવીએ પોતાના ઘરેણા વેચીને મને પૈસા આપ્યા અને કહ્યું કે લે તું ટિકિટ ભાડાના પૈસા અને ત્યાં જઈને તું ભણજે. અને કલામ છે પોતે ત્યાં ભણવા માટે જાય છે. અને આપણને ખબર છે કે એક સામાન્ય ગામડાની અંદર માછીમારનો છોકરો આગળ વધતા વધતા ફર્સ્ટ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, ભારતનો પહેલા નંબરનો માનવી, એની સાથે સાથે જેને મિસાઇલ્સ મેન, અગ્નિ મિસાઇલ્સ જેવી મિસાઇલ્સ લોન્ચિંગ પેડ કે જ્યાંથી મિસાઇલ્સ લોન્ચ કરી અને ઉપર મોકલવામાં આવે છે, SLV-3 એને આપ્યા અને એની સાથે સાથે ભારતને ડિફેન્સની અંદર દુનિયાના લેવલની અંદર મૂકી દીધું. કારણ કે અણુબોમ્બ છે અને પોખરણની અંદર ફોડ્યો ત્યારે અમેરિકાની પણ એક આંખ મિચાયેલી હતી અને અમેરિકા ખૂબ ગુસ્સે થયું. આટલો બધો હોશિયાર માણસ પણ કેમ પહોંચ્યા? અબ્દુલ કલામ જ્યારે દક્ષિણ ભારતની અંદર એના ગામડાની અંદર ભણતા હશે ત્યારે એના ક્લાસમાં એક જ હતા?

0: ભારતની અંદર અબ્દુલ કલામની જેટલી ઉંમર છે, જે તારીખે એનો જન્મ થયો ત્યારે ભારતમાં એના સિવાય બીજા કોઈ જન્મ્યા જ નતા? કેટલા બધા જન્મ્યા હશે, એના ક્લાસમાં કેટલી સંખ્યા હશે, તો કેમ બધા કલામ બન્યા નહીં? કોઈ દિવસ વિચાર કર્યો કેમ બધા કલામ ના બન્યા, એક જ કલામ બન્યો? તો કલામે ગઈકાલે મનસોમે કહ્યું કે એ પોતાના કામ સિવાય બીજું કોઈ જગ્યાએ રસ નહોતો, તો કઈ જગ્યાએ કે એના લગ્નની તારીખ નક્કી થઈ એના ફાધર એને કહ્યું કે બેટા તું આવજે, એને કહ્યું કે વાંધો નહીં તમે બધું નક્કી કરી નાખો. એના ફાધર ઉપર પહેલી વસ્તુ એ છે, એના લગ્નનો એના ફાધર ઉપર છોડ્યું. આપણે તો કષ્ટ આપવા માંગતા જ નથી કે એ શું કામ નક્કી કરે, બિચારાને તકલીફ પડે, બધું આપણે નક્કી કરી નાખીએ. અને ત્યાં સુધી કે નક્કી કર્યા પછી પોતે એટલા રિસર્ચની અંદર ઊંડા ઉતરેલા હતા કે પોતાનો મોતસોકો જે કંઈ પણ, અઠવાડિયા પછી એકદમ યાદ આવ્યું કે યાર કે કંકોત્રી હતી મારા લગ્નની. કંકોત્રી જોઈ અને ખબર પડી કે પોતાના લગ્નની તારીખ ગઈ એક અઠવાડિયું ગયું છે. અને અઠવાડિયું ગયું પછી એને ખબર પડી ત્યારે મનોમન એને સંકલ્પ કર્યો, એક વખત લગ્નની તારીખ ગઈ છે તો હવે મારે બીજી વાર લગ્ન કરવા નથી કે કોઈ એવા પ્રકારનું આયોજન પણ કરવું નથી. મારી તમામ મારી બુદ્ધિ અને શક્તિ અને આવડતનો ઉપયોગ છે મારે દેશ માટે કરવો છે. ત્યારથી એને આજ સુધી લગ્ન કર્યા નથી એટલે સચિન કલામ સાહેબ છે અહીંયા પહોંચી ગયા. આપણે તો કોકના લગ્નની કંકોત્રીની મહિના પહેલા વાર જોતો હોય કે તારીખ કઈ તારીખ છે, અને તારીખે જવાનું હોય તો હોય બસ 10 કે 11 કે રાતનું હોય, પણ સવારથી ઈન કરીને આમ ટાઈટ બેસી જાય, દંડવત કરે નહીં, બેસે નહીં કે કેમ ક્રીઝ પડે. હવે કોકના લગ્નની તારીખો આપણે ભૂલતા ના હોઈએ ત્યારે કલામ બને. આપણને ઈચ્છા થાય કે આપણે કલામ બનવું છે પણ નથી બની શકાતું. એની તમે ખાલી જો કલામના ફોટોગ્રાફ જોયા હશે ને, કોઈ સ્ટાઇલ છે એના વાળ કેવા લાંબા લાંબા, અને પેલા હવે કંઈક થોડો સુધારો થયો, બાકી શરૂઆતની અંદર તો બ્લુ કલરનો શર્ટ જ હંમેશા પહેરતા, આપણે એમ લાગે કંઈક બદલે તો સારું હવે. પણ એને કંઈ પડી નહોતી, જેને આગળ વધવું છે કપડાથી આગળ નથી વધતા, વાળથી આગળ નથી વધતા. ટી વિશ્વનાથન કરીને એક ભારતના બહુ જ મોટા આઈટીના નિષ્ણાંત, 1997-98 ની અંદર મુંબઈની અંદર તાજ હોટેલની અંદર એક મિટિંગ હતી. આ મિટિંગની અંદર આઈટીની એક સેમિનાર્સની અંદર આ ટી વિશ્વનાથન પોતે હતા. દુનિયાભરની અંદરથી આઈટીના નિષ્ણાંતો અને ઇન્ડિયાના પણ ત્યાં ગયેલા. અને આ શિબિર જ્યારે શરૂ થઈ અને તાજ હોટલની અંદર એક તો જવાનું હોય ત્યાં જ કપડાઓ બદલાઈ જાય, સ્પ્રે વાગી જાય, કપડાં સારા, ટાઈ સારી, બૂટ સારા, અને પ્રકારના એટિકેટની અંદર બધી વ્યક્તિ ત્યાં ગયા. અને આખું સેમિનાર સ્ટાર્ટ થયું ત્યારે પ્રવક્તાએ જાહેરાત કરી કે આજના ચેરપર્સન તરીકે જે આપણને સેમિનાર કંડક્ટ કરવાના છે, તો આપણે ટી વિશ્વનાથનને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને ટી વિશ્વનાથન જેવા મંચ ઉપર આવવાનો પ્રયત્ન કર્યો, પગથિયા ચડતા હતા અને સામે બેઠેલા બધા જ ટી વિશ્વનાથનને જોયા કે જેના માટે આપણે આવેલા છીએ, એના કપડાં જોઈને બધાની આંખો નીચી થઈ ગઈ, બધા એટલા બધા શરમાઈ ગયા ને. કેમ? તો ટી વિશ્વનાથન આઈટીનું હતું કે આજે ટુડે વોટ ઇઝ ધ રોલ ઓફ મલ્ટીમીડિયા, મલ્ટીમીડિયાનો રોલ આજે શું છે, એના ઉપર 3 કલાકનો સેમિનાર કંડક્ટ કરવાના હતા. લોકોના મનમાં તેમ હશે કે આ ટી વિશ્વનાથન એટલે કેવી વ્યક્તિ હશે, કેવા એના કપડાં હશે, કેવી એની ચાલવાની સ્ટાઇલ હશે. કાલે શરીર લંકોલા જોઈ, એનો એંગલ કઈ એંગલથી ઊભો રહેતો હતો એ જોઈ, ફિલ્મી સ્ટાઇલ છે. એ લોકો પોતાની પર્સનાલિટી એક બોલવાથી ઇમેજ ઊભી કરતા, એક ત્રાસો ઊભો રહે તો એ પ્રકારની ઇમેજથી એને એમ કે આમ ચાલતો હશે. અને જોયું તો ટી વિશ્વનાથન પોતે આવેલા, પગની અંદર ચાંખડી પહેરેલી હતી, ઇસ્ત્રી વગરનું ધોત્યું પહેરેલું હતું, ઇસ્ત્રી વગરનો જબ્બો પહેરેલો હતો, વાળની અંદર પણ કંઈ ઠેકાણું હતું નહીં. આવ્યા અને આવ્યા પછી અમુકના મન શરમાઈ ગયા અને અમુક હસ્યા કે આવી વ્યક્તિને સાંભળવાના. અને આવ્યા પછી એમને જે 3 કલાક લેક્ચર આપ્યું, આખી દુનિયાની અંદરથી આવેલા નિષ્ણાંતો મોઢામાં આંગળા નાખી ગયા કે શું લેક્ચર છે, કેટલું બધું એનું વિઝન છે, કેટલી બધી ક્લિયરિટી છે. અને એ પછી બધા એવું શરમાઈ ગયા કે નહીં, જ્યારે અમને પૂછ્યું કે સાહેબ તમે કેમ આવું કશું કર્યું નહીં, લોકો જેમ કપડાં પહેરે છે કોઈ સ્ટાઇલ છે, હવે ચાંખડી પહેરી નવાય, ધોતિયું પહેરી નવાય, આપણને જભો લેગો પહેરીને જતા ઘણી વાર શરમ આવે, તો ધોતિયું પહેરીને તમે કોલેજમાં જાઓ. ધારો કે એવું હોય તો, હા ડે હોય અને ટ્રેડિશનલ ડે હોય, નખરા કરવાના હોય તો તમે બીજા ઘણા બધાને જોયા હશે, એમાં એને શરમ નથી આવતી. પણ ધારો કે તમને એવું કહ્યું કે પૂજામાં તમે ધોત્યું પહેરો છો, એ જ ધોત્યું પહેરીને સ્કૂલની અંદર ને કોલેજની અંદર જાઓ, આપણે નથી જઈ શકતા, આપણને શરમ આવે છે, આને કંઈ શરમ નથી. તેને પૂછ્યું કે કેમ સાહેબ આવું છે, ત્યારે એને કહ્યું કે નોલેજ ઇઝ વર્શિપ, લોકો મારા જ્ઞાનને પૂજન કરશે મારા ચહેરાને નહીં, ટી વિશ્વનાથને શું કહ્યું કે મારા ચહેરાને કોઈ પૂજવાનું નથી, મારા કપડાને કોઈ જ પૂજવાનું નથી. નોલેજ ઇઝ વર્શિપ, કે પૂજન થશે ફક્ત જ્ઞાનનું, અને નોલેજ ઇઝ પાવર. પાવર નોલેજનો હશે, જ્ઞાનનો હશે. માહિતી તમારી પાસે કેટલી છે, સ્કિલ કેટલી હશે, એનો પાવર હશે, બીજા કોઈનો નહીં હોય. તો જો આ લોકો બહુ સાદાઈથી રહેલા છે. આઇન્સ્ટાઈનનું નામ ગઈકાલે પણ વાત કરેલી, બધાએ સાંભળ્યું હશે. આટલી બધી પોતે તરક્કી કરેલી છે, 16 વર્ષની ઉંમર, એટલે કે આમાં લગભગ 40% તો 16-17 વર્ષની ઉંમરના છે. 16 વર્ષની ઉંમરે એમને રિસર્ચ અને થિયરી આપવાનું શરૂ કર્યું. 26 વર્ષની ઉંમરે E=MC² અને થિયરી ઓફ રિલેટિવિટી એને લોન્ચ કરી દીધી. અને 36 વર્ષની ઉંમરે તો એને નોબેલ પ્રાઇઝ પોતાના ગજવાની અંદર મૂકી દીધું. એ તમારી ઉંમરમાં એને શરૂ કરેલું. પણ આઇન્સ્ટાઈનના ફોટોગ્રાફ્સ તમે જોયા છે ને, એના વાળની સ્ટાઇલ કઈ છે. હમણાં પેલું એક પિક્ચરની અંદર ને વાળની સ્ટાઇલ હતી, છોકરાઓ વચ્ચે કે કામ કરીને એકદમ મૂંડું વચ્ચે આમ લીટો પાડ્યો હોય ને, હે હા ગજની, હા તો એવી કોઈ સ્ટાઇલ હતી. આઇન્સ્ટાઈનના કપડા, આઇન્સ્ટાઈને એકવાર પૂછવામાં આવ્યું કે તમે યાર નીકળ્યા ને તો ને બૂટ કાઢે તો બૂટમાં મોજા નહીં. ને પૂછ્યું કે સાહેબ મોજા કેમ પહેરતા નથી, કે બૂટ ઉપર પેન્ટનું આખું આવી જાય, પછી મોજો પહેર્યો કે ના પહેર્યો ક્યાં કોઈને દેખાવાનું છે, મોજા પહેરવામાં સમય બગાડો, એના કરતા મારા રિસર્ચમાં સમય ના આપું. એને કહ્યું કે મેક્સિમમ છે ને અર્ધીભાઈનો શર્ટ પહેરતા. તેને પૂછ્યું કે સાહેબ અર્ધીભાઈનો શર્ટ કેમ પહેરો છો, કે આખીભાઈનો શર્ટ પહેર્યા પછી બટન મારવામાં મારે લગભગ 10-15 સેકન્ડ બગાડવી પડે, એના કરતા અર્ધીભાઈનો શું વાંધો છે. ત્યારે આઇન્સ્ટાઈન થાય, આ તો શર્ટ પહેરે, એની ઉપર બીજું પહેરે, એની ઉપર ત્રીજું પહેરે, અને એમાં કેટલો ટાઈમ છે કાચ ઉપર ઉભા રહે. તમારે કાચ ઉપર ઉભા રહે અને વાળ વળવાનો ટાઈમ તમે કાઢી નાખો ને તો એ આગળ વધી જાઓ. ખ્યાલ આવ્યો ને? તો દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એની અંદર એટલો પાવર હોય છે. આજે તમે જો ગાંધીજી, ગાંધીજીમાં પાવર કેટલો હતો અને શેનો હતો? શરીરની અંદર પોરબંદરનો પોચો વાણિયો કહેવાય. વાણિયામાં એટલી તાકાત હોય, પણ એકદમ શુકલકડી શરીર. પણ એના મનની અંદર નક્કી થયું, પછી એને સંયમ કેળવવાના શરૂ કર્યા. અને એની અંદર ગાંધીજીની અંદર એટલો પાવર હતો કે કોઈ માણસ એની સામે આવીને ઉભા રહે નહીં. ચર્ચિલનો પાવર કેટલો હતો કે જ્યારે 80% લંડન ખલાસ થયેલું હિટલરના બોમ્બાઇડિંગથી, એ વખતે ચર્ચિલને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને ત્યારે ચર્ચિલે પોતે સત્તા હાથમાં લીધા પછી 80% લંડન ખલાસ હતું, ત્યારે લંડનને ઊભું કર્યું અને વી ફોર વિક્ટરીની સાઇન આપી હતી. ઘણા બધા નેતા આજથી શરૂ થશે, આજે રિઝલ્ટ બહાર પડશે એટલે આમામામામ કરતા હશે. આ શું હોય છે, વી ફોર વિક્ટરી આ સાઇન આપનાર ચર્ચિલ. ત્યાર પછી એના રવાડે બીજા ચડ્યા છે, પણ પહેલું આ જે આમ કર્યું હતું એ ચર્ચિલે કર્યું. એટલો પાવરફુલ માણસ. પણ એક વખત હિટલરને પાછા પાડવા માટે સેકન્ડ વર્લ્ડ વોર વખતે રૂઝવેલ્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જનરલ સ્મર્ટ્સ અને ચર્ચિલ ત્રણ જણ બેઠા હતા અને હિટલરને કેવી રીતે પાછો પાડવો અને ડિફેન્સ કેવી રીતે કરવું ચર્ચા થતી હતી. એ વખતે સાઉથ આફ્રિકાના આ પ્રેસિડેન્ટ છે જનરલ સ્મર્ટ્સ, એને પ્રશ્ન પૂછ્યો કે ચર્ચિલ ડુ યુ મીટ ગાંધી, એને કહ્યું કે નો, કે વાય, કે કેમ તું મળતો નથી, કે ગાંધીની અંદર એટલો પાવર છે ને કે ગાંધીની સામે હું જઈને ઊભો રહું ને તો હું અંદરથી બદલાઈ જાઉં, મારા વિચારો મારા વર્તનની અંદર અંદરથી બદલાવ આવી જાય, એટલે મને બીક લાગે છે ગાંધીની સામે જતા. હવે ગાંધીજી પાસે કોઈ હેરસ્ટાઇલ નહોતી, કોઈ કપડાં નહોતા, કોઈ એવો પાવર જે આપણે માનીએ છીએ, એવું બાઇક નહોતું કે ફોન નહોતો, કોઈ જ પાવર નહોતો. પણ છતાં એની પાસે જે સાદાઈ હતી, એની પાસે જે સંયમ હતો, પોતાના આઝાદી સિવાયના કામને તિલાંજલિ આપી દેવી, એ પાવરથી ગાંધીજી પોતે લડી શકતા હતા. કોણ કહે છે ગાંધીજીને યાદ નથી કરતું? કોણ કહે છે કે આવું સાદાઈથી અને સંયમથી જીવનાર વ્યક્તિ આગળ નથી વધતા? આપણા મનની અંદર એવું ભૂસું ભરાયેલું છે. અને ગાંધી અને સરદાર માટે તો જ્યારે એ વખતે આઈસીએસ ઓફિસર આવતા, અત્યારે આઈએસ ઓફિસર છે, એ જ્યારે લંડનથી ઇન્ડિયાની અંદર કામ કરવા માટે આવે ત્યારે તેની પાર્લામેન્ટની અંદર આઈસીએસ ઓફિસરને ભેગા કરવામાં આવે અને ભેગા કર્યા પછી આઈસીએસ ઓફિસરને કહેતા કે તમે ઇન્ડિયા જાઓ છો એનો વાંધો નથી, તમે કામ કરજો, પણ મહેરબાની કરી ગાંધી અને સરદારની સામે તમે વાત નહીં કરતા. પહેલાં કહ્યું કે વાય, કેવું શું છે આ બંનેની અંદર? ત્યારે કહ્યું કે જો તમે ગાંધી અને સરદારની સામે વાત કરશો ને 10 જ મિનિટ આ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ તમારી જોડે વાત કરશે, પછી તમને કોરો કાગળ આપશે કે આની અંદર સાઇન કરો, તમારી તાકાત નહીં હોય કે એને પૂછશો કે તમે શેના માટે સાઇન કરાવો છો, ફક્ત સાઇન કરી દેશે અને સાઇન કર્યા પછી તમે કાગળ આપી દેશો, પછી સ્ક્રિપ્ટ પછી લખશે કે શેના માટે સાઇન કરાય, પણ તમારી હિંમત નહીં હોય પૂછી શકવાની. એટલે મહેરબાની કરીને તમે એને મળતા નહીં. શેનો પાવર હતો? ગુલામ તો આપણે હતા, અહિંસક ક્રાંતિથી લડતા હતા, છતાં પણ આ પાવર શેનો હતો? તો આ લોકોની અંદર આના સિવાય બીજું કંઈ હતું જ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદના છે, એક વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર બન્યા છતાં પણ સરદાર પોતે મૃત્યુ પામે ત્યારે બેંક બેલેન્સ હતું 264 રૂપિયા. એની પાસે એ વખતે મૃત્યુ પામે ત્યારે ફક્ત 3 જોડી કપડાં હતા, અને 3 જોડી કપડાંની અંદરથી આ સાદાઈ અને સંયમથી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 500 રજવાડાને ભેગા કરી આપ્યા. આપણે કરી શકીએ? આ સંયમ રાખી શકીએ? 264 રૂપિયા અત્યારે તમારા પાસે એના કરતાં વધારે હશે. અને એમાં હોમ મિનિસ્ટર એક વખત બન્યા પછી અથવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી લાગે છે કે 2-3 પેઢી સુધી વાંધો આવે. કેમ આટલા બધા કૂદે છે? આજે જે રિઝલ્ટ બહાર પડશે ત્યારે કેમ દેશની સેવા માટે રાજી થવાના છે? તો આ પ્રકારનો સંયમ તો માણસની અંદર તાકાત કેટલી બધી ભેગી થાય છે. આજે સ્વામીમાં તમે જુઓ શું છે, કોઈ સ્ટાઇલ કરી આપણે ઇન કરીએ, વટ પાડવા કરીએ, આ કરીએ. સ્વામીમાં શું, વાળમાં સ્ટાઇલ નહીં, ધોતિયા પહેરે એમાં કોઈ સ્ટાઇલ નહીં, કોઈ કલર બદલવાનો નહીં. વર્ષોથી દીક્ષા લીધી ત્યારના એકના એક કલર અને 2 જોડી ધોતિયામાં જીવન પૂરું કરવાનું. પણ છતાં એમના જીવનની અંદર જે સંયમ છે, જોવાનો, બોલવાનો, વિચારવાનો, પોતાના લાગણી ઉપર કોઈ બોલી જાય, અપમાન થાય, નિષ્ફળતા મળે, છતાં પણ નિરાશ નહીં થવાનું, આ બધા સંયમના કારણે આજે બાપાની ઉંમર 89 વર્ષની થઈ. 89 વર્ષની ઉંમરે રાત્રે 10:30 વાગ્યા પણ સ્વામીનો ચહેરો જોશો ને તો એટલું બધું શાર્પનેસ, ડિસિઝન પાવર પણ એટલો બધો પાવરફુલ કે કોઈ માણસ 18 વર્ષની ઉંમરમાં તમે આમ 10:30 કેવા હોય છો? 12:30 કેવી કાલે દશા હતી? 16-17 વર્ષની ઉંમરે જો બપોરના 12:30 વાગે આવી દશા હોય, ચિચિયારીઓ પાડીને પૂરી કરવાની ભાવના થતી હોય, શું કરો? 10:30 વાગે આમ લાઇટ બંધ થાય, બાજુમાં સૂઈ જવું, પગ લાંબા કરવાના, આટલો બધો થાક, અને અહીંથી આમ જતો હોય એટલે જાણે એટલો બધો ભાર, ચહેરા ઉપર નૂર હોય નહીં, કોઈ શાર્પનેસ હોય નહીં, કોઈ ડિસિઝન લેવાની તાકાત હોય નહીં, કે બસ હવે તો પથારી જ દેખાય છે, પડ્યાવા સૂઈ જવું છે. આવું 17 વર્ષની ઉંમરે હોય? આજે 89 વર્ષની ઉંમરે કેવા ડિસિઝન લે છે? ક્યાંથી આવ્યો પાવર? તમે તમારા ઘરની અંદર દાદાને એક અથવા આજુબાજુમાં જો જેની ઉંમર 50 વર્ષની ઉંમરે રિટાયર્ડના પ્લાનિંગ ચાલુ થાય કે રિટાયર્ડ થશું, આ ઘેર રહેશું, શહેરમાં જતા રહેશું, ગામડામાં જતા રહેશું. સ્વામીએ ચાલુ જ 51 વર્ષે કર્યું છે, અને આજે 89 વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. એમની અંદર જે તાકાત છે, એમના સંયમની છે, એ તાકાત જો તમારે ડેવલપ કરવી હોય આજે આ ઉંમરની અંદર, તો તમારે આ કરવું જ પડશે. અને ધારો કે તમે સંયમ, આમ તો બહુ અઘરો છે, નિયમો છે બહુ અઘરા છે, આપણને ગમતા નથી, એટલે નિયમો તોડવાનો પ્રયત્ન કરીએ, આપણાથી અનુકૂળ આવે એટલું કરીએ, તો તમે ત્યાં ને ત્યાં રહેશો. ઝાડ ઉપર તમે જોયું હશે કે ઝાડ હોય, પવન આવે તો નહીં, આપણે રિસેસમાં ગાવ તો નાનું ઝાડનું પાન હોય, પવન આવે એટલે આમથી આમ ફરતું હોય. આપણે એક વખત પાંદડાને એવો વિચાર હોય કે અરે ઝાડની સાથે આપણે બંધાયેલા છીએ, તો આપણે બહુ દૂર જઈ શકતા નથી, એના કરતાં ઝાડથી વિખૂટા પડી જઈએ. એટલે ઝાડથી આ પાંદડું નીચે પડી ગયું, લીલું પાંદડું નીચે પડ્યું, સૌ પ્રથમ ઝાડથી છૂટા પડેલા પાંદડાને નીચે પડ્યા પછી શું દશા થઈ હશે? એક તો લીલામાંથી ધીમે ધીમે પીળું થયું ને સુકાઈ ગયું. સુકાઈ ગયા પછી પડેલું પાંદડું એકાદું પવનનું ઝોકું આવે અને આ પાંદડું તરત જ બીજી સેકન્ડે કચરાપેટી અંદર જતું રહેવા, કચરાપેટીના ઢગલા સુધી જાય કે નહીં? તો જે વ્યક્તિ પોતાના નિયમો તોડે છે ને, થોડો સમય આમથી આમ સ્વતંત્ર રહી શકે છે, પરંતુ પરિસ્થિતિ, સંજોગો અથવા તો કુસંગનું એકાદું ઝોકું તમારા જીવનની અંદર આવશે ને, તમારી બુદ્ધિ, શક્તિ, હોશિયારી, આવડત બધી જ કચરાપેટીની અંદર ધકેલાઈ જશે. હોશિયારી હશે છતાં પણ, એક પ્રસંગ ખાલી તમે સાંભળજો, ત્યારે આપણને ખબર પડશે કે આપણને જે બાપા અને સંતો વાત કરે છે કે સંયમ રાખવો, તો એના અંદર કેટલી તાકાત આવે છે. હોશિયારી નહીં હોય તો પણ આવશે, અને સંયમ નહીં હોય તો હશે તો પણ જતી રહેશે. અમદાવાદની અંદર દેવાશીષ ઘોષ કરીને એક તમારી ઉંમરનો કિશોર 12 સાયન્સની પરીક્ષા પૂરી કરી 90% કરતા વધારે માર્ક્સ અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ઈસીની અંદર એને એડમિશન લીધું અને ત્યાર પછી 8 સેમિસ્ટર પૂરા થઈને રિઝલ્ટ આવ્યું ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડલ સાથે અને ઈસીની અંદર ગોલ્ડ મેડલ પાસ કરીને બહાર નીકળ્યો. તમને ખબર હશે એન્જિનિયરિંગમાં હોય અથવા તો આપણી સ્કૂલમાં હોય પહેલો નંબર લાવો અને ગોલ્ડ મેડલ મેળવવું એ ઘણા બધા અઘરા હોય છે. છતાં આને મેળવ્યું. ત્યાર પછી એને એમ થયું કે આપણે ભણવું છે એટલે આઈઆઈટીની અંદર એને એક સ્પેશિયલ સબ્જેક્ટની અંદર રડાર ટેકનોલોજીના સબ્જેક્ટમાં એને એડમિશન લીધું. દિલ્હી આઈઆઈટીની અંદર એ પોતે ગયો. આઈઆઈટી ક્લિયર કર્યું ત્યારે 10માંથી 9.9 રેન્ક સાથે પાસ થયો. હવે આઈઆઈટી અને આઈટીઆઈ તો જુદું જ છે ને. અચ્છા, એટલે આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક એટલે ગુજરાત બોર્ડની અંદર નંબર લાવો સહેલો છે, પણ દિલ્હી આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક લાવો બહુ જ અઘરો છે. ઘણા બધા બાર સાયન્સની પરીક્ષા પછી ઘણા તો આઈઆઈટીની એક્ઝામ જ નથી આપી. ઘણાએ આપી છે તો એનઆઈટીની આપી છે, પણ એનઆઈટી કરતાં આઈઆઈટી એક સ્ટેપ ઉપર છે. આની અંદર એને રડાર ટેકનોલોજી એટલે દુનિયામાં સૌ પ્રથમ વખત 22-23 વર્ષની ઉંમરના અમદાવાદના કિશોરે કેટલી બધી એનામાં બુદ્ધિ હતી કે રડાર ટેકનોલોજી ઉપર એને રિસર્ચ કર્યો. અને કઈ કક્ષાનું કે પહેલા એવું હતું કે રડાર છે એ લગભગ 250-300 ફૂટ સુધી જ પકડી શકે, એટલે દુશ્મનો શું કરે કે જ્યારે બોમ્બાઇડિંગ કરવાનું હોય ત્યારે નીચે લાવી દે પોતાનું પ્લેન, જે રડારમાં પકડાય નહીં કે દુશ્મનનું પ્લેન આવે છે અને પછી જે તે શહેરની અંદર બોમ્બ ફેંકીને જતું રહે. એટલે અબજોનું નુકસાન અને માણસોની જાનહાની થતી હતી. એટલે આ 22 વર્ષના દેવાશીષના મનમાં થયું કે આપણે રડાર ટેકનોલોજી એવી શોધવી છે કે મિનિમમ સુધી રડારની અંદર પકડાઈ જાય, કોઈ પ્લેન ના આવે કે ગમે તે, તો 50 ફૂટ સુધી પકડાય ને એવી ટેકનોલોજી એને 22-23 વર્ષની ઉંમરે શોધી. પછી દિલ્હીની અંદર ઓબેરોય હોટલની અંદર એનો સેમિનાર કન્ડક્ટ કરવાનો હતો અને આ સેમિનારની અંદર કોણ કોણ આવેલા એ જ્યારે ભણતો હતો ને એ વખતે ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ આને લીધો અને કહ્યું કે તારે ઇન્ડિયન ડિફેન્સની અંદર કામ કરવાનું છે. એ વખતે એને કહ્યું કે તને 35,000 રૂપિયા ઇન્ડિયાની ગવર્મેન્ટ આપે છે, તું આની અંદર રિસર્ચ કરીને ઊંડો ઉતર. એટલે ભણતા ભણતા 35,000-40,000 વર્ષો પહેલાનો પગાર એને આપ્યો. અને આ બાજુ સેમિનારની અંદર કોણ હતું તો નાસાના એક્ઝિક્યુટિવ્સને બુદ્ધિશાળી ટેકનિકલ માણસો, રશિયાથી આવેલા, ઇંગ્લેન્ડથી આવેલા, આપણે અમદાવાદ ઇસરો છે ઇસરોમાંથી આવેલા, મુંબઈથી ભાભામાંથી બધા રિસર્ચ સેન્ટર છે એની અંદરથી આવેલા ટોપ લેવલના બધા જ બુદ્ધિશાળી માણસ સામે બેઠેલા. અને એ વખતે 23-24 વર્ષની ઉંમરમાં અમદાવાદનો એક કિશોર રડાર ઉપર 3 કલાકનો સેમિનાર કન્ડક્ટ કરે છે અને એનો જે સેમિનારની જે સ્પીચ, એનું જે નોલેજ એ પૂરું થયું. ત્યાર પછી નાસાના જે માણસ આવેલા એને કહ્યું કે દોસ્ત એક મિનિટ તારું કામ છે, એને લઈ ગયા ઓફિસની અંદર બોલાયા પછી એની જોડે બોન્ડ ચાલુ કર્યો. એ કામ કર કે તું ઇન્ડિયામાં તારું બહુ ભવિષ્ય નથી, તું નાસાની અંદર અમેરિકામાં આવી જા. એને કહ્યું કે ના, પેલી વાર ના પડે એટલે એને કહ્યું કે તારે કેટલો પગાર જોઈએ છે બોલ, પણ તું નાસામાં આય. એને આમ તેમ બોલતો નતો એટલે કહ્યું કે 9 ડિજિટનો પગાર તને આપીશ, 8 ડિજિટના પગાર તને આપશું, તું આવી જા. હવે 8 ડિજિટ અને 9 ડિજિટનો પગાર એટલે કેટલો થાય, શાંતિથી ગણજો. ખબર પડે 9-9 કરોડના પગારની ઓફર થઈ ત્યારે પેલા છોકરાએ 24 વર્ષની ઉંમરે નાસાએ કહ્યું કે તને આટલો પગાર, 8 ડિજિટ એટલે 9 કરોડ સુધી જઈ શકે એટલો પગાર એને આપવાનું કહ્યું. આને કહ્યું કે ના, મારે મારા દેશ માટે કામ કરવું છે એટલે હું નાસામાં નહીં આવું. આ છોકરો ગયો, એના સર્ટિફિકેટની વેલ્યુ, એના નોલેજની વેલ્યુ જોઈ આખા ઇન્ડિયાના ડિફેન્સને હતું કે આ છોકરો દુનિયાની અંદર એનું નામ કાઢશે અને ભારતને કલામની જેમ આગળ લેશે. બરાબર છે કે નહીં? પણ તમને જાણીને આશ્ચર્ય થશે, 9 કરોડના પગારની જેને ઠોકર મારી હતી એ આ દેવાશીષ ઘોષ અમદાવાદની અંદર વટવા જીઆઈડીસીની અંદર 1 મહિનાના 6,500 રૂપિયાની અંદર કલરની ફેક્ટરીની અંદર ગધા મજૂરી કરે છે. કેમ, કોઈ નોકરી નહીં રાખતો હોય? શું પ્રોબ્લેમ? સંયમ નહીં. એટલે ધીમે ધીમે એના મનની અંદર, વ્યસનોની અંદર, જુગારોની અંદર, વ્યભિચારની અંદર, રખડવાની અંદર, ખરાબ મિત્રોની અંદર પડ્યો. ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી પૈસા, તેનો પગાર તો સામાન્ય હતો કારણ કે એને દેશ માટે રહેલો, એટલે પૈસાની જરૂર પડી એટલે એને શું કર્યું, ઇન્ડિયાની ડિફેન્સની જે સિક્રેટ માહિતી હતી એ ચાઇના છે, પાકિસ્તાન છે ને વેચવાની ચાલુ કરી. ઇન્ડિયાની ગવર્મેન્ટને ખબર પડી કે આપણી સિક્રેટ માહિતીઓ વેચાઈ રહી છે અને વેચનારા દેવાશીષ છે. એને ઓફિસમાં બોલાયો અને આ બધા સર્ટિફિકેટને ભેગા કર્યા, લાલ અક્ષરે સર્ટિફિકેટ ઉપર લખી નાખ્યું કે આજ પછી આ છોકરાને જો કોઈ પણ કંપની નોકરીએ રાખશે તો એ દેશના દેશદ્રોહી ગણાશે, એની ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે એવું લાલ સાઇનથી લખ્યું. એને કહ્યું કે આ છોકરાએ દેવાશીષ કે ત્યાર પછી કોઈ કંપની મને નોકરીએ રાખતી નથી, એટલે જીઆઈડીસીની અંદર મારે એમને મજૂરી કરવી પડે છે ફક્ત પોતાના સર્ટિફિકેટ છોડીને અને મેક્સિમમ સમય આપીને. તો વિચાર કરો, થોડો અસંયમ જો ક્યાંથી કઈ જગ્યાએ લઈ જતા હોય છે. ફ્રાન્સની અંદર એક બહુ જ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા, એનું નામ હતું ગાલોઆ. આ ગણિત શાસ્ત્રી માટે એવું કહેવાતું હતું કે નાની ઉંમરની અંદર એ લગભગ 21 વર્ષની ઉંમર સુધી એ જીવ્યા, અને 21 વર્ષની ઉંમરમાં એવું કહે છે કે આ વ્યક્તિ જો ફક્ત 10 વર્ષ વધારે જીવ્યા હોય તો દુનિયાનું મેથેમેટિક્સ ગણિત કંઈક જુદી દિશામાં હોત. એટલું બધું 21 વર્ષની ઉંમરે પાવરફુલ આનું ભેજ્યું. પણ 21 વર્ષની ઉંમરે મરતા પહેલા એને પોતાના એક મિત્રને પત્ર લખ્યો છે, અને 21 વર્ષની ઉંમરમાં ભવિષ્યમાં ધૂમકેતોની જેમ પોતાનો તેજનો લીસોટો આપીને જાય એવી શક્યતાઓ હતી, પણ છતાં પણ આ વ્યક્તિ કેમ ગયા. એક પત્રની અંદર એને લખ્યું છે, થોડો અસંયમ સાંભળજો, આટલા હોશિયાર માણસ પણ બુજાઈ શકે છે. એને લખ્યું એના મિત્રને, એક અધમ વેશ્યાના સંગે હું મરી જઉં છું. થોડો સંયમ તોડ્યો, લખ્યું એક અધમ વેશ્યાના સંગે હું મરી જઉં છું, મારું જીવન કરુણ ફારસ બનીને નષ્ટ થઈ જાય છે. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું, આટલી શોધો છોડીને મરવું, આજે મને મારી જાત ઉપર તિરસ્કાર અને ધિકાર છૂટે છે. પણ પછી એને લખ્યું કે હવે ડોક્ટરોએ ના પાડી છે, હું વધારે નહીં જીવી શકું. અને 21 વર્ષની ઉંમરમાં આ ગાલોવા જે ફ્રાન્સનો અને દુનિયાનો સારામાં સારો ગણિત શાસ્ત્રી હતો એ ગયો. તો આવું બને છે, દુલિયાની અંદર આપણું છાત્રાલય છે ત્યાં અત્યારે એક સાગર કરીને એક છોકરો છે. થોડા સમય પહેલા 1.5 વર્ષ પહેલા ત્યાં ગયેલા ત્યારે છોકરાએ ત્યાં વાત કરી કે બાર સાયન્સની અંદર બહુ જ હોશિયાર અને બંસલ ક્લાસીસ છે, તમને કદાચ ખ્યાલ હશે કોટાની અંદર રાજસ્થાનમાં, કે જ્યાં આઈઆઈટીના ટ્યુશન સપાય છે અને 5000 જેટલા સ્ટુડન્ટ્સ છે આ બંસલ ક્લાસીસમાં આઈઆઈટીના ટ્યુશન માટે જાય છે. આ છોકરો એટલો હોશિયાર, એને એટલો બધો ખંત હતો કે આપણે આઈઆઈટી એન્જિનિયર ક્લિયર કરવું જ છે. ત્યાં ગયો, 1 વર્ષ છે એને ટ્યુશન એની ફીસ જે ભરી, એના ફાધર પાસે બહુ એટલી બધી સગવડ પણ નહીં, છતાં ગમે તેમ કરીને એને ફીસ ભરાઈ. અને જ્યારે આઈઆઈટીનું રિઝલ્ટ છે આવ્યું ત્યારે આ છોકરો ફેલ થયો, અને ફેલ થયા પછી એના બાપાએ કહ્યું કે બેટા હવે બીજી વાર આપણી પાસે પૈસા નથી, તું આવી જા. અને ત્યાર પછી એને ધુલિયામાં ગુજરાતમાં કે એડમિશન મળ્યું નહીં, એ ધુલિયાની અંદર ડિપ્લોમાની અંદર એને એડમિશન લીધું. અને એક આવી શિબિર હતી, એને પૂછવામાં આવ્યું કે કેમ દોસ્ત આવું થયું, એટલે એને કહ્યું કે થોડું મને લલચાઈ ગયો મારા મિત્રના સંગે, એટલે 1 વર્ષની અંદર મેં કે 300 પિક્ચર જોઈ નાખ્યા. ત્યાંનો બાપ હતો ને કોઈ જોવાવાળું હતું ને લેપટોપ હતું, લેપટોપ ઉપર રોજ નવી સીડીઓ બદલે, 365 દિવસની અંદર 65 દિવસ તો ઘેર હશે એટલે રહી ગયા, બાકી તો એવરેજ સારી આવત. પણ 365 દિવસની અંદર 300 પિક્ચર જોઈ નાખ્યા, આટલો બુદ્ધિશાળી છોકરો હતો. પણ છતાં જીવનની અંદર હવે એનું શું જીવન રહેશે, તો પિક્ચર જોવાનું હોય, બીજા કોઈ લફરાની અંદર હોય, કપડાની અંદર હોય, બાઇક લઈને ફરવા કરવાનું હોય, તો આની અંદર છે સારા સારા બુદ્ધિશાળી છોકરાઓ પણ પોતે જતા રહ્યા છે. એટલે આપણા સંતો સ્વામી બાપા આપણને કહે છે કે તમારે સંયમ રાખવો જોઈએ. અને દુનિયાની અંદર મોટી મોટી વસ્તુઓ જે મોટી મોટી કંપનીઝ છે એની અંદર પણ આ છે. અત્યારે ગૂગલ છે, તમને ખબર હશે દુનિયાનું સૌથી મોટું સર્ચ મશીન કહેવાય છે. 1998 અંદર ગૂગલની સ્થાપના થયેલી, ફક્ત 2 વ્યક્તિએ 4 કોમ્પ્યુટરથી સર્ચ કરવાનું શરૂ કરેલું. 1998, આજે 2009, ફક્ત 11 વર્ષ થયા છે. આ ગૂગલ કંપનીની અંદર રિસર્ચ કરવા માટે અત્યારે 10,000 કોમ્પ્યુટર છે. 11 વર્ષમાં એનો વિકાસ, 4 કોમ્પ્યુટરમાંથી 10,000 કોમ્પ્યુટર ઉપર 10 અબજ જુદી જુદી કંપનીઝ કે વ્યક્તિઓના પેજ છે ને રિફર કરે છે. 10 અબજ પેજ રોજ પોતે અપડેટ કર્યા કરે છે, કોઈ નવું આમાં મૂક્યું કે નહીં, મૂક્યું કે નહીં. 10,000 આજે એની કંપનીની અંદર અમેરિકામાં એક જ ઓફિસ છે અને લગભગ 12,000 થી 13,000 એમ્પ્લોઈઝનો સ્ટાફ છે. ચા 2 વ્યક્તિમાંથી આટલું બન્યું, આટલો વિકાસ છે. એના મૂળની અંદર શું, થોડા વર્ષો પહેલા એને ટોપ લેવલના, જેમ ગઈકાલે સાહેબે વાત કરી કે અમે વર્ષમાં 4 દિવસ પહેલા અને 4 દિવસ પછી મિટિંગ કરીએ, એમાં એને આખો કંપનીનો વર્ષો સુધી કયો સિદ્ધાંત ઉપર કંપની ઊભી કરવી એ નક્કી કર્યું. અને ગૂગલ કંપની અમેરિકાના ધોળિયા માણસ નક્કી થયા. 4 દિવસ સુધી આ બધા બેઠા અને 4 દિવસના અંતે એક જ સિદ્ધાંત એમને નક્કી કર્યું, અને સિદ્ધાંત હતો ડોન્ટ ડુ એવિલ. જીવનની અંદર કોઈ દિવસ તમારે ખોટું કરવાનું નહીં, ખોટું કરવાની ઈચ્છા થતી હોય તો સંયમ રાખવાનો. તો સંયમના નિયમો છે ગૂગલ કંપનીની અંદર પણ આજે મૂકવામાં આવ્યા. તો આજે ગૂગલ કંપની ધીમે ધીમે એવું કહેવાય છે કે આવતા 5 કે 10 વર્ષની અંદર યાહુને પણ હાઈજેક કરી લેશે અને જેટલા કંઈ પણ સર્ચ છે બધાને પોતે ગળી જવાનું છે. વાક્યમ આ એક સિદ્ધાંત ઉપર ખોટું નહીં કરવાનું. તમને જે કહેવામાં આવેલું છે, જે વેલ્યુઝ છે, એને વિશે પ્રેમ રાખીને એ જ ક્રિયા જો તમે કરશો, નિયમોને સંયમોને જાળવીને, તો જ તમે આગળ આવશો. હવે ધોળિયાઓ જાવું સ્વીકારી અને પોતાની કંપની આ પાયા ઉપર ઊભી કરતા હોય તો આપણે તો સત્સંગમાં રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? પણ તમે લલચાઈ જાઓ છો. ઘણી વાર કોકને જોઈએ આપણે લલચાઈ જઈએ, આ કરીએ તે કરીએ, આપણને ઈચ્છા થાય. પણ આ કેવું છે, એકવાર બે તમારી ઉંમરના મિત્રો છે જતા હતા, ઉનાળાનો સમય હતો, રેતી જેવી જમીન હતી, ત્યાંથી નીકળતા નીકળતા એને આમ ગોળ આમ જોયું, એટલે પેલાય થયું કરો રૂપિયાનો સિક્કો પડ્યો છે અને આવા સમયમાં કોઈ માતા પિતા આપે ને રૂપિયાનો સિક્કો મળે, પેલો દોડ્યો, દોડી અને પેલા કરતા ઉતાવળા પગે જઈ આમ આમ કઈ ફટ કરતો નીચે રમ્યો, સિક્કો હાથમાં લઈને ખીચામાં નાખવા જતો હતો અને પેલાએ જોયું કે નીચે રમ્યો કંઈક લીધું, પછી આમ આમ કરીને ગુસ્સે થઈ ગયો. ત્યાં સુધી પેલો મિત્ર છે એની બાજુમાં આવ્યો, કેલું તો કેમ નીચે નમે, તો કે જવા દે ને, કે કેમ તે હાથ આમ ખંખેર્યો, એ યાર જવા દે ને, એ કે ના બોલતો ખરા શું થયું, એટલે કહું યાર જવા દે ને, આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું. શું કીધું, આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું, ચળકતું થૂકે છે. એમ કહીને એને કહ્યું કે જે લલચાઈ ગયેલો ને દૂરથી ચળકતું હતું રૂપિયાનો સિક્કો છે આ લઈ લેવું જોઈએ, એને ખબર નહોતી કે એ જેની અંદર લલચાઈ છે ને કોકે ગળફો કાઢેલો હતો. એમ તમે દુનિયાની અંદર લલચાઈ જાઓ કે આ સ્ટાઇલ કરવી જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ ભૂલતા નહીં કોક ફિલ્મ અથવા તો સ્પોર્ટ્સની વ્યક્તિએ પોતાનો ગળફો કાઢી અને ત્યાં નાખેલો છે. અને જો તમે પકડવાનો પ્રયત્ન કર્યો તો અંતે તમે દુઃખી જ થવાના છો. આગળ વધવું હોય તો એના માટે આ બધી જ વસ્તુ બહુ જ જરૂરી છે. આવા હજારો પ્રસંગો, સેંકડો પ્રસંગો હશે કે નજર સામે તમે જોતા હશો કે જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધવું છે સત્સંગમાં અને વ્યવહારમાં, એના જીવનની અંદર નૈતિક મૂલ્યો, સંયમ છે જોવાનો, બોલવાનો, વાંચવાનો, ફોનનો, એની અંદર પણ ઘણું બધું ખોટું થતું હોય છે, જોવાતું હોય છે, ટાઈમ બગડતો હોય છે. તો તમારો સમય જેની અંદર બગડે છે જો તમે બચાવશો, અને સ્વામી બાપા અને સંતો આપણને જે કહે છે એ સિદ્ધાંતોને અને સંયમના નિયમોને તમે અપનાવશો તો દુનિયાની અંદર તમને તમારો ઇતિહાસ મૂકીને જતા, તેજનો લીસોટો મૂકીને જતા કોઈ તમને અટકાવી નહીં શકે. બાકી આ ગુજરાતની ભૂમિ ઉપર આપણા જેવા કરોડો છોકરાઓને ધૂળ ભેગા ધૂળ કરી દીધા જેને કોઈ જ ઓળખતું નથી, એમાં આપણી ગણતરી થશે તો વિશ્વના ઇતિહાસમાં અને સત્સંગના ઇતિહાસની અંદર આપણે પણ સંયમના નિયમ કેળવી, આપણે પણ કે યત કિંચિત સેવાને આપણા માતા પિતા કે ગુરુનું નામ આપણે પણ આગળ લાવી શકીએ એવા પ્રકારની બળ બુદ્ધિ અને શક્તિ આવે એ જ પ્રાર્થના.
1: તો શ્રી કૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા આપી છે, એ વિચારો જેનું આટલું લોકો પ્રમાણ કરે છે, જેના લાખો મંદિરો છે, જેનું આટલું લોકો એનું અર્ચન પૂજન કરે છે, જેના ગીતા ઉપર કેટલા પ્રવચનો થાય છે, જેના ચરિત્રનો ગ્રંથ ભાગવત એની કેટલી કથાઓ થાય છે. તમે આ શ્રાવણ મહિનામાં નીકળો ભારતની અંદર, ગામડે ગામડે કથાઓ ભાગવતની કથાઓ થતી છે, હજારોની સંખ્યામાં બધી કથાઓ થતી છે લ્યો. અને શ્રાવણ મહિનામાં નહીં, આખું વરસ થતી હોય છે. તો એના શબ્દોનો વિચાર નહીં કરવાનો, તમારો જ વિચાર કર્યા કરવાનો. પેલા બધા દોડ દોડ કરે છે, આ તો અહીં જાહેર નીકળ્યા બહાર અને પછી આમ જાહેરાત વાંચે, અને જાહેરાતની અંદર પછી આમ દારૂની જાહેરાત હોય તો એક માણસ બતાવ્યો હોય અને આમ લબડાય નમઃ, ઓમ શ્રી લબડાય નમઃ, આમ ઢીલો થઈ ગયો આમ. અને પછી બાજુમાં દારૂની જાહેરાત હોય, ફલાણો દારૂ અને આમ પીધો, એટલે આપણા મગજમાં દારૂ પહી ગયો કે દારૂ. તે બહાર નીકળ્યા તો બીજા નીકળ્યા, ગ્વાલિયર શૂટિંગ આમ પેલો ઉભો હોય, આમ શૂટ ટાઈ પહેરી, એટલે જાણે કે આ શૂટ પહેરી એટલે વધ પડી જાય. ત્યાં વળી કોઈક તેલ વારો આવે એટલે આમ માથાના વારો રહ્યા હોય અને નીચે લખ્યું હોય આમ ફલાણું તેલ, આમરાનું તેલ, એટલે જાણે તેલ ના આવી ગયું. ત્યાં વળી બૂટ વારો આવે, ત્યાં વળી બ્લેડ વારો આવે, તે બ્લેડની જાહેરાત કરે અને બાજુમાં ક્રિકેટર મૂક્યો હોય, એટલે હો ક્રિકેટર આ બ્લેડ વાપરે છે એટલે આ બ્લેડ વાપરો. ત્યાં ટાઈ વારો આવે, ત્યાં ચશ્મા વારો આવે, જાત જાતના, એટલે આપણું મગજ એનાથી ખત બદલી ગયું કે ટાઈ પહેરીએ સુખ થાય અને મોટા દેખાઈએ, બૂટ પહેરે તો આમ થાય, ચશ્મા પહેરે તો આવું થાય, જાત જાતના ખેલ કરે બધા. તમારા ચશ્મા કેટલાના છે? $300 સારું છે, $250,000 આવે છે અમેરિકામાં, શિકાગોમાં છે, ખરીદવા છે ખરીદો. સુરતની અંદર મેં 25,000 જોયા છે, એટલે મારી તમ છાતી પોરી થઈ ગઈ, મને કે પોરાણા થશો, 250,000 મળે છે? આ તો ભારતમાં હજુ થોડી ગરીબી છે એટલે બધા ખરીદી એવા નથી, એટલે 25,000 લાવ્યો છું કે લો. હમણાં ઘડિયાળ જોયું કેટલા કરોડનું ભાઈ, 7.5 crore નું ઘડિયાળ. હા, અમે બેલ્જિયમ ગયા હતા એન્ટવર્પમાં, અને એક ભાઈએ ત્યાં અમારે જોવા ના મળ્યું, એને વેચી દીધું હતું, પણ જેને વેચ્યું હતું ને એને ઘેર જીયા. અને ઘડિયાળ જોવાનું મળ્યું છે, મારે જોવું છે. જાત જાતના ખેલ લે, એટલે 7.5 પેલા 7.5 crore નું હોય એટલે વધારે ટાઈમ આપે નહી, કેટલાક તો બે રાખે જ પાછા, બે વાર ટાઈમ જોવાનો હોય એમ, બે શું કરવાનું, એક તો બરાબર છે પણ બે રાખે છે. જાત જાતનું, એટલે આની અંદર આપણે સુખ માન્યું એટલે એટલું બધું ભરાઈ ગયું. આપણે કોકને બીજાને જોયું કે આની મેં 500-100 dollar, તમારે 300 ના છે ને, પણ જો તમે કોઈને પૂછો ને પેલો કે 400 ના, એટલે તમને ડિપ્રેશન લાગે. ખરું, આપણે નાના જ છીએ, એટલે ચશ્માથી નાના થઈ ગયા, ચશ્માથી નાના મોટા થઈ ગઈ. એક્ઝેક્ટલી તમારું આખું થિંકિંગ તપાસો તો આ જ બધું ચાલે. કોકને ચશ્માથી નાનપ, કોકને વારથી નાનપ, કોકને બૂટથી નાનપ, કોને ખમીસથી નાનપ, કોઈને કહે તમે ક્યાં જમો છો કે ડાઇનિંગ ટેબલ ઉપર, તમે ક્યાં કહો કોથરા ઉપર, એટલે એને એમ લાગે હું નાનો છું. એટલે શું નાનો છું, નીચે બેઠો એટલે એને પૂછતો ખરો કે ટેબલ ઉપર ખાઈ શકે છે કે ના, ખાવાતું છે ને દિવેલ ખાવું પડે. પ્રમુખ યોગીજી મહારાજ એકવાર મુંબઈમાં એક ભાઈ ત્યાં પધાર્યા, આ બધો આલિશાન બંગલો અને બધું જબરજસ્ત, અને પછી એને વાત કરી હું બહુ દુઃખી છું. એ કેમ દુઃખી છો, કે મારે આ બધું ખાવાનું છે પણ મારે તો રોટલો ખાવાનો અને ઉપર દિવેલ ચોપડવાનું, તો આ બધું કોને માટે, બીજા માટે બતાવ, હું સુખી છું એવું તમે જાણો બસ, એટલે મને સુખ થાય છે. સુખ, હું તમને પ્રશ્ન પૂછું છું, ખાવાનું સુખ છે પણ ખાઈ શકો છો બોલો. હું ઘણા ઘરમાં જઉં છું, અહીં તમારા અમેરિકામાં બધા ઘણા ઘર પૂછું છું, ઘણા ઘર સ્વિમિંગ પુલ જોઉં છું, મગું કેટલી વાર નાવ છો, કે એક વાર નહીં સાફ કરીએ જ છે ખાલી, પેલી જારી લઈ અને આમ સાફ કરે અને જોઈને ખુશ થાય કે સ્વિમિંગ પુલ છે. કરો આ જાત, તમે શું જીવન જઈ રહ્યા છે, વી ડોન્ટ નો વેર આર વી ગોઈંગ, કઈ ખબર નથી. પેલા સ્વિમિંગ પુલ કરો એટલે આપણે સ્વિમિંગ પુલ કરો, પેલા આ જોડા પહેરે એટલે આ જોડા પહેરો. મેં કાલ વાત કરતી એક જરા ઘરમાં 70 જોડી જોડા, 70 જોડી, લે વિચાર કરો ક્યાં જઈ રહ્યા છે આ બધી. એટલે દોડ દોડ દોડ દોડ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મેક એ હોલ્ટ. યાદ રાખો, ટેપ રેકોર્ડિંગમાં તમે ભજન ટેપ કરો અથવા પ્રવચન ટેપ કરો અને ફાસ્ટ મૂકી દો ને, એક જ અવાજ આવે, કોઈ બીજો પ્રવચનનો એક અવાજ, કીર્તનનો એક અવાજ, તબલા વાગે તો એક અવાજ, એટલે એક જ અવાજ ચાલ્યા કરે. દોડે જ રાખો, દોડે જ રાખો, દોડે જ રાખો. અને પછી અંતે નિરાશા, હતાશા, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, અને પછી એમાંથી મારામારી, આપઘાત, ફલાણું, ઢેકણું, આ નથી જોતા રોજ. આ શું થયું નેપાલમાં, ના જોયો ખેલ? અને આ તમારા અમેરિકાની અંદર, આ હ્યુસ્ટનમાં પેલી બાઈએ 5 છોકરાને મારી નાખ્યા. વોટ ઇઝ ધીસ? તમારું માઇન્ડ ક્યાં જાય છે ખબર પડે છે? હવે બધા આવું નથી થતું પણ આવું કંઈક બીજું થાય છે. કેટલા બધા ખેલ, તો ઇઝ ઇટ પ્રોગ્રેસ? અને તમે પ્રગતિ સમજો છો? ફોરગેટ ઇટ. અજ્ઞાન છે, પ્રગતિ અંદર કરવાની છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને કરી. અને શું કહ્યું શ્રી કૃષ્ણ ભગવાને, કે નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. જો છેલ્લી ફોર્મ્યુલા, આઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર જેવી વાત છે, અશાંતસ્ય કુત સુખમ.
2: મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. તો કલાકથી સમાધિમાં જ હતો. એવું રસપાન કરાવ્યું, અમૃત પીવડાવ્યું, એટલી મજા આવી, અંતરનો મલ ધોવાઈ જાય. આપણે સાબુથી મંડીએ ને, સાબુને પાણી, શરીરનું મળ ધોવાય, નવી કથા વાર્તાથી અંતરનું મળ ધોવાય અને પછી આનંદ જુદો આવે, પછી ભક્તિ ભજનનું સુખ જુદું આવે. ત્યાં ઉનારાયણ દિવસ છે, અરે તાપમાં આવે બપોરે, પરસે રેપ ઝેપ થઈ ગયા હોઈએ, સીધા જમવા બેસીએ મજા ના આવે. હાથ પગ ધોઈએ, ઠંડા પડીએ તો નાહી જ લઈએ, પછી જમવા બેસીએ, કંઈ જુદી મજા આવે. એમ આવી કથા સાંભળીએ આપણે, પછી મારા ફેરો માનસી કરો, કંઈ જુદું જ થાય. જો યોગી આપણા માટે કહેવાતું છું, વાણી અમૃતથી ભરી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા શુભ દિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું. કેવું લખ્યું, વાણી અમૃતથી ભરી ભરી, નર્યું અમૃત જ, અમૃત જ પ્યોર 101%. ત્યારે આટલો કચરો ના મળે, આમ બહાર નીકળતો હોય, ઉભરાતું હોય, આંખમાં અમૃત, વાણીમાં અમૃત, શરીરના અંગે અંગમાં બધે અમૃત જ ઝરતું હોય, એવા યોગ્ય એવા સંત હતા. આમ ગમ્યો હોય તમારે કઠણીઓ, તમારે એકદમ સ્ટીલ જેવો, લોખંડ લાકડા જેવો કઠણ, અંત ઓગળી જાય. ભલ ભલાને અનુભવની વાત છે, કલ્પનાની વાત નથી. આપણે જોયા છે, જાણ્યા, તમે બધાએ પણ જોયું છે, જાણ્યું છે, કેવા કેવા માણસો પીગરી ગયા, કેવા તમારા બધું ફરી ગયું. આવી છે ને આવી કથા વાત બહુ દુર્લભ છે. આપણે કચરો જ ઉથામીએ છીએ. આ કથા તો સામે અને સામે એવું જ લાગે, દુનિયા ગમે એવું સાહિત્ય હોય, ગમે એવું હોય, પણ તો એક માયિક ગુણે યુક્ત છે, ત્રણ ગુણથી ભરેલું છે બધું. ગમે ટોપ લેવલની કવિતા હોય, ગમે, પણ અંદર માયિક તત્વનું જ બનેલું છે. અને આ ગમે એવું હોય, તમારા આમ જેને કંઈ કોઈ આકાર જ ના હોય તો સોનું છે. આવા પુરુષની વાત તો અલગ, પણ એમના ગુણગાન ગાવે ને એ પણ સોનું છે. ને આપણે તમે માંડ્યું છે એના કરતાં એમને વધારે માંડ્યું છે. હા, જે રીતે બોલતા હતા ને આપણને દેખાય, આમ યોગી આપણને સુખ લેતા હતા અને આપણને સુખ અમૃત પીતા હતા ને પાતા હતા, એવું છે. એટલે આવી કથા ના મળે. પૂર્ણ પુરુષમ નારાયણની કથા, જેને અખંડ ધારા એવા સંતની કથા, ક્યાંથી આ લોકમાં 14 લોકમાં ક્યાંથી મળે? કોઈ અને તુલ્ય આવે જ નહીં. સોનું હોય, સોનું ગઠ્ઠો જ હોય તમારા, અને આ બાજુ પિત્તલના ઘરેણા હોય, લેટેસ્ટ ડિઝાઇન, અમેરિકન લેટેસ્ટ ડિઝાઇન, કોમ્પ્યુટરાઇઝ્ડ, આમ નાની નાની ડિટેલ હોય એવા ઘરેણા હોય, બે તમે મૂકો, એટલે 10 કિલો મૂકો પિત્તલના લેટેસ્ટ ડિઝાઇનના ઘરેણા, 1 જ કિલોનો ગઠ્ઠો હોય સોનું, કેવું ઉપાડશો? કેવા બે ઉપાડ ગઠ્ઠો. સ્વામી યોગી આપાની, પ્રમુખ સ્વામીની, શ્રી મહારાજની, ગુણાત સંતન, ગમે એ વાત ગમે હોય ને, સોનું જ છે. માયા પરનું તત્વ છે, એની વાણી બહાર નીકળે માયા પર, હું બોલું, આશીર્વાદ આપું, જે કંઈ કરું, અને તુલે બીજું શું, આપણે અમથા મંડ્યા છે, આ રસ પણ કરો ને, બીજું બધું મૂકીને કામ કામ થઈએ અમર થઈ જવાય અને મઠ હોય યા બ્રહ્મરૂપ થઈ જવાય. મહારાજે પોતે વાત કરી છે કારિણા 12માં કે ગમે એવો લોભી ક્રોધી કામી લંપટ જીવ હોય શું બાકી રાખ્યું આમાં? ગમે એવો લંપટ શું બાકી રહે? પણ તો જ આ પુરુષોત્તમ નારાયણની વાત સાંભળે કેવી રીતે વિશ્વાસ રાખીને અને પ્રીતિપૂર્વક શ્રદ્ધા અને આસ્તિક ભાવ આ ચાર વસ્તુ કઈ સાંભળવાની કથાને કેવી રીતે પ્રીતિપૂર્વક શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક અને આસ્તિક ભાવ આ ચાર તત્વ આ ચાર વસ્તુ લઈને આપણે આ વસ્તુ સાંભળીએ આમ એના પેલા પેલા કાનમાં રાખીને સાંભળતા પેલા ટેપ રેકોર્ડર આમ બીજા કોઈને ડિસ્ટર્બ ના કરે એટલે પોતે સીધા કાનમાં મારે ચાર વસ્તુ કહી આમ સાંભળવાની. પુરુષોત્તમ નારાયણની જો ગુણગાન ગવાતા હોય તો કઈ રીતે સાંભળી આ ચાર વસ્તુ લખી? વિશ્વાસ એટલે આ વસ્તુ સત્ય છે, માયા પર છે, આપણે સમજાય કે ના સમજાય પણ એ કંઈ બદલાય નહીં. તો સોનું હોય તમે ઓળખો કે ના ઓળખો એ કંઈ સોનું મટી ના જાય, સોનું સોનું જ રહેવાનું છે. તમને ખોટ છે તમે એને પિત્તલ માનો શંકા કરો અને ઉપાડો નહીં તમને ખોટ છે. તો જેવી રીતે મારે કે વિશ્વાસ રાખો પછી અંદર આવી પ્રીતિપૂર્વક વિશ્વાસ તો પ્રીતિ ના હોય બધાના વિદ્યાર્થીઓને વિશ્વાસ હોય છે જ 90% લાવીશું એટલે એડમિશન મળવાનું. શ્રદ્ધા નથી હોતી કોણ માથાકૂટ કરે? લો વિશ્વાસ છે ને 90% આવે છે મેડિકલમાં એડમિશન મળશે પણ શ્રદ્ધા ક્યાંથી લાવી? એટલે પ્રીતિ પ્રીતિ હોય શ્રદ્ધા જાગે. તો પછી આસ્તિક ભાવ એટલું હોવા છતાં આસ્તિક ભાવ ના હોય ગમતું હોય. આ જેમ પેલું બધું ગમે ને આ કચરો બધો આ લોકનું સિનેમા ને ગાયને ગમતા જ હોય છે આસ્તિક ભાવ હોય આમાં બધું કલ્પનાઓ જ હોય. એ રીતે આ બધું ગમતું હોય પણ આસ્તિક ભાવ ના હોય અંદર એટલે એક તો સૌથી પહેલાં વાત આવી કે વિશ્વાસ પ્રીતિ શ્રદ્ધા અને આસ્તિક ભાવ આ ચાર હોય તો મહારાજ કે ગમ્યો લોભી લંપટ કામી જીવ હોય ને તેના શરીર વિકાર ટળી જાય. સમજણ ભગવાન બોલે છે એમના શબ્દો છે આ, અને આપણે સાંભળીએ છીએ ને કોઈ જવાબદારીપૂર્વક નથી સાંભળતા, બસ આવીને બેઠા બસ સમજાય તો ઠીક ના સમજાય તો ઠીક યાદ રહે તો ઠીક ના રહે તો ઠીક રહે ગડબડ ગોટા પ્રભુ મોટા ઊભા થઈને આ સાદી પારણ થશે ને બધું આવીને બેસશું લાભ લેવું ને પછી જતા રહેશું. જોકે સ્વામી તો કહ્યું છે ભલે ભેંસનો પોદરો પડે ને તો એનો ઉપાડો તો ભેગો કાંકરૂને ધૂર આવે જ. એ ગમે અહીં આવીને બેઠો હોય ને બિન જવાબદારી કાંઈ નહીં એમને સાંભળવા આવ્યો જ ને ખાલી આવીને બેઠો હોય તો એ લાભ તો એનો થાય છે જ. જેમ દરિયા કિનારે તમે ફરવા જાઓ એમને આમ ગપ્પા મારો આ મારો ફરવા જાઓ ને પણ તોય તમને ઓઝોન તો મળે જ. એ તો એનું કામ કરે દરિયો એનું કામ કરે. ત્યાં વિશેષ વિશિષ્ટ પ્રકારનું પ્રાણવાયુ હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે. એમ અહીંયા તો આધ્યાત્મિક સ્વાસ્થ્ય અહીં મળે જ, એટલું તો મળે. તમે ખાલી અહીંને આંટો મારો ને રમો ખરો ફરો તો એનો લાભ મળવાનો. પછી એ 5 રૂપિયા જેવું, જ્યારે તમને 1,00,000 રૂપિયા મળતા ને 5 રૂપિયા સંતોષ માનવાનું હોય, ફેર એટલો પડે. એટલે પછી લાભ, 1,00,000 રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરવાનો, પૂરેપૂરો લાભ કેમ ના લેવું. યોગી બાપા છે ને દારે સલામત હતા. પેલા હરિભક્તે બહુ મંડ્યા કે સાંઈ દરિયાની હવા ખાવા આપણે જઈએ. એ તો કિસુમુમાં પણ હરિભક્ત આગ્રહ કર્યો. લેક વિક્ટોરિયા છે ત્યાં 2 વખતે સ્વામી છે ને અંદર બેઠા, બધો કાચ બારી બારણા બધા ફિટ બંધ કરી દીધા, 1 ગ્રામ હવા અંદર ના આવે, આખો દરિયો ફરી ના. શું દરિયાનો લાભ મળ્યો. કે એમની વાત જુદી જ છે બધી, પાતો સમજવાની જેવા છે. એમ આપણે અહીં આવ્યા ખાલી 5 રૂપિયા સંતોષ માનીએ નહીં, 1,00,000 રૂપિયા મળતા લેવાની વાત, પૂરેપૂરો લાભ. તો પૂરો લાભ લેવા માટે આ 4 કલમની જરૂર છે. એક તો વિશ્વાસ, આવી વાત ક્યાંય નથી. આ માયાપણની વાત છે, એવા ભગવાન એવા સંતની વાત છે આ. અને સંત ફર થઈ ગયા એવું નથી, આ પ્રગટ છે પ્રમુખ સ્વામી. એ યોગી આપા કહો જે કહો, એટલે આપણે આકાશમાં ધડાકા નથી આવતું. એટલે એક તો વિશ્વાસ, પછી એની અંદર આવે પ્રીતિ. વિશ્વાસ પ્રીતિ ના હોય, પ્રીતિ જુદી વસ્તુ છે. ત્યાં ધણી પણ આવ્યું, માલિક પણ આવ્યું, પોતાના એની સાથે એકતા હોય, એટલે વિશ્વાસ બરાબર હોય તો પ્રીતિ આવે. પછી શ્રદ્ધા, વિશ્વાસ હોય અને શ્રદ્ધા લાવવું મુશ્કેલ છે. શ્રદ્ધા હોય અરે પ્રીતિ, વિશ્વાસ હોય પ્રીતિ હોય પણ શ્રદ્ધા, એ વરી ખપની વાત આવી. અને પછી આસ્તિક ભાવ, આ બધું હોવા છતાં આસ્તિક ભાવ લાવવું મુશ્કેલ. આ બધું થશે, આ કહે છે કે આ ગુણગાન સાંભળીએ ગાઈએ તો અંતરના મેલ સાફ થાય, બધું થાય છે. આસ્તિક ભાવ ના હોય, કહેવું પડે એવું થાય મનમાં, ગુણગાન ગાવા પડે, સાંભળવા પડે. આપણે અહીં આવ્યા છે, ગુરુ બનાયા છે, એટલે આ બધું કરવું પડે એવું નથી, કોઈ વાત નથી. ગુરુ ના બનાવો ને તો જો પ્રીતિપૂર્વક સાંભળો ને તો કામ થઈ જાય. એટલે મહારાજની કલમો છે. અને આપણે તો એવા શાસ્ત્રી મહારાજ કહેતા કે જોગી જેવા સાધુ અનંતકોટી બ્રહ્માંડમાં નથી. અનંતકોટી બ્રહ્માંડમાં ખાલી ગુજરાતમાં નથી એવું નહીં, ગુજરાત ચેમ્પિયન નહીં, ઇન્ડિયા ચેમ્પિયન નહીં, વર્લ્ડ ચેમ્પિયન નહીં, બ્રહ્માંડ ચેમ્પિયન, અનંતકોટી બ્રહ્માંડ ચેમ્પિયન. સમા સાધુતામાં. હા, આજે આપણે બીજા બધા ચેમ્પિયનની જરૂર છે. બીજા બધા ચેમ્પિયન હોય, ક્રિકેટ હોય, આ હોય તે હોય, 8-8 કલાક તો આમ ચોંટેલા રહે. હું ભલે બરાબર જે હોય, અજ્ઞાન છે, અણસમજણ છે, બધું જે કરીએ એમાં તમારી રીતે તમને આનંદ મળે. આ વસ્તુ જુદી છે, અમૃત છે આ, અમર થઈ જાય. ઓલું બધું શુલ્લક આનંદ છે. ઓલા ઝૂંપડપટ્ટીમાં ઓલા ખાતો હોય, શું હોય આમાં, ઓલા એઠા પતરારા વીણી લાવ્યો હોય, આ લગ્ન પ્રસંગ હોય ને પછી ઓલું નાખી દે, એ લોકો પતરારા ફેંકતા હોય, એમાંથી કંઈક કંઈક મળે હોય, મિષ્ટાનના બટકા ને ભજીયા ને આને બધું ભેગું પછી ખાતા હોય, એમ શુલ્લક આનંદ. અને ઓલા જમણવારમાં જે બેઠા હોય જાન માયા, એ જે જમતા હોય જુદી વાત, આપણે જાણ્યા થોન અહીંયા કચરો એની જરૂર નથી હોતી. ભલે કરતા હોય, જરૂર પડે, શરીર છે, કુટુંબ છે, વેપાર ધંધો છે, ખેતી છે, એટલે કરવું પડે. પણ બે ગોરખોર એક ના કરતા. અહીંયા તો પાક કલાક જ તમે સાંભળો ને, જીવ કેટલી ઊંચાઈ પર પહોંચી જાય. અને આ બધું ઉઠામે છે કચરો, પાછો નીચે આવી જાય, એકદમ ઝીરો લેવલ ઉપર આવી જાય. માઇનસમાં કદાચ જતો રહે, સાવ નીચે જતો રહે, પાતાલમાં જતો રહે. એટલે આપણે તો આ સમય છે, જાણ્યું છે, કથાર્થતા કરીએ છીએ, જ્ઞાની છીએ, તવે એ બધું લેખ લાગે એવી રીતે કરવું. બહુ કર્યું આ લોકનું બધું, કાંઈ હાથ લાવો, સરવારો લાવો, ચાલો. 20 વર્ષથી સત્સંગ કરતા, અરે સત્સંગ નહીં, તો વેપાર ધંધો કરતા હશું, નોકરી કરતા હશું, ભણતા હશું, સરવારો લાવો, શું મળ્યું તમને? શાંતિ મળી? પહેલાં પહેલે એ પ્રશ્ન કે અહીંયા હોરી હરગે છે, એ પા કલાકમાં તો બધું શાંત થઈ જાય. હરગેલી હોરી છે ને, એ થઈ જાય. તો જો ગોર ખોર એક ના કરતા, ગોર અલગ છે ને ખોર અલગ છે, દેખાય છે એક, બે અલગ છે. અહીંનો જે આ દિવ્ય આનંદ છે, નિર્બંધ બંધન ના થાય, બંધન તોડે, અત્યારે બીજે જે આનંદ છે ને, શુલ્લક આનંદ છે, એ બંધનકારી છે, ગૂંચવાડો ઊભો કરે, વધારે ગૂંચાવો તમે, એ ઝેરી છે. જેમ ઘણા લોકો શું છે, બહુ ડિપ્રેશન આવી જાય ને, ટેન્શન આવી જાય તો દારૂ પીતા હોય છે, એમાં છૂટવા માટે વધારે ગૂંચાય છે. હા, નીકળી ના શકો, પછી ટેવ પડી જાય. અને પછી એનો 3 કલાક ઘેન મારો નશો રહે ત્યાં સુધી. નશા જ્યાં બહાર આવે, ઇંગ્લિશમાં કહેવત છે, પીપલ ડ્રિંક ટુ ડ્રાઉન ધર પ્રોબ્લેમ્સ, બટ પ્રોબ્લેમ્સ નો હાઉ ટુ સ્વિમ. લોકો શું કરે છે, પોતાના પ્રશ્ન ડૂબાડવા માટે પીતા હોય છે, પણ પ્રશ્ન તરતા આવડે પાછા આવી જાય. 3 કલાક તે નશામાં હોય ત્યાં સુધી ડૂબેલા પ્રશ્ન, જ્યાં નશો ઉતર્યો ને પડાક ઉપર આવી જાય, અને પછી ડબલ ફોર્સથી તમને હેરાન કરે. એક તો બરબાદી દારૂને લીધે, પૈસાની, કુટુંબમાં, શરીરનું, બધી બરબાદી છે. માણસ સમજાશું કે આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ, એ રીતે બધા વ્યસન છે. એ રીતે સિનેમા, નાટક, કપ્પા, સપ્પા, એ બધા ટેન્શનથી ફ્રી થવા માટે કરતા, પણ વધારે ગૂંચવાળો થાય છે, એમાં રિએક્શન આવે છે. દારૂન કેટલા રિએક્શન આવે, આ જુગારના કેટલા રિએક્શન આવે બધું. એટલે એ ખોટો રસ્તો છે, છૂટાટે આ છે. હા, આમાં પ્રયત્ન કરો. આ સાચું છે, આ સાથે આવશે. જો ગયે જન્મે તમે ડૉક્ટર હશો ને, તો આ જન્મે પાછું ભણવું પડે એકડે એકથી. કંઈ આવ્યા એટલે તમે સીધા લઈને જન્મે આથી સાથે અસ્ત્રો લઈને મંડી ના પડે, પાછું એકડે એકથી ભણવું પડે બધું, બધું રિપીટ કરવું. જ્યાં સત્સંગ કરેલો છે ને, રિપીટ ના કરવું પડે. જ્યાંથી ગયે જન્મે જ્યાંથી તમે અટક્યા, ધારો કે 6ઠા ધોરણમાં તમે અટક્યા, તો આ જન્મે 7માં ધોરણથી સત્સંગમાં, અને એને લીધે આપણે અહીં પહોંચ્યા છે આજ સુધી. જો દર જન્મે નાશ થઈ જતું હોય સત્સંગ, તો આ પ્રાપ્ત જ ના થાય. આ સ્વામી મળે જ નહીં ને ઓળખાય જ નહીં. પેલું બધું ભેગું થતું ગયું, અને જે શિલિક ભેગી થઈ, આધ્યાત્મિક શિલિક, એને કારણે આ પ્રાપ્તિ થઈ છે. જો લક્ષ્મીચંદ શેઠને માર ના પડી, હજુ એના પુનઉદય થયા નથી, આવતા જન્મે પુનઉદય થશે. હવે કેટલા મોટા શેઠ કરોડો રૂપિયા તે વખતે આજથી 200 વર્ષ પહેલા 80 વર્ષ પહેલા એ દાન કરતા હતા કરોડો રૂપિયા. તમે મારે કે હજુ પુણ્ય થયા નથી. સેમને અત્યારની

તે બધું લઈ લેવાની વાત નથી. શું આપણે આપ શું આપો છો? એ જે સામે આપે છે ને એના બદલા કાંઈ અમે ઋણી જ રહેવાના છીએ. તો ગમે એટલું કરો ઋણ મટવાનું જ નથી. તમે આપ્યું 10 ગણું પાછું આપી દેશે, ક્યાં ઋણ ચૂકવી શકો એમ છો? તમે જેટલું આપો એટલું વધારે ઋણ થાય છે. એટલે ના આપો તો આપો તો ઋણી થતા જાઓ, 10 10 ગણા 100 ગણા ઋણી થતા જાઓ છો. આવું થાય તો કહેવા શું કે જો આપણે આ અદ્ભુત છે, વિશ્વાસની જરૂર છે. આના જે કોઈ વાત નથી, આ તુલે કોઈ આવે જ નહીં. કેવા બધું વર્ણન યોગી આપણે દુલાક આવે, દુલાક અમે પ્રત્યક્ષ મળ્યા તેના વાત સાંભળેલી છે. એમને અમને કહ્યું હતું, 2-4 સંતો હતા, કે મને એક સંતે કહ્યું, સંત જ એટલે આમ આપણા સંપ્રદાયમાં નહીં બહારના આમ સારા સંત, કે મારા 108 ભજન તમે બનાવી આપો. 3 લાખ નહીં, 3 લાખ રૂપિયા તે વખતે 3 લાખ તો ઘણા કહેવાય, આજના 30 લાખ થાય. એટલે સ્વામીજી કેવી રીતે બનાવો? ભાવ જાગવો જોઈએ ને. મારે ઘણું બનાવવું, 3 લાખ લેવાય છે, પણ બોલું ભાવ જાય ને બને કેવી રીતે? આ યોગીઓ પણ દર્શન બધા અરે ઉર્મિઓ છકી અંદરથી, બ્રેક જ ના રહ્યો. આમ લખાય જ આમ આટલું લખ્યું તો હજુ કેટલું લખી શકું એમ. એમના શબ્દો છે એટલે કહેવાનું શું કે એ તો ઘા ખાઈ ગયા હતા. અમૃત મહોત્સવ થયો ને પછી દર્શને આવ્યા તો આપણે બધાએ કહ્યું કે બાપા આરામમાં છે. એ સવારના 10 વાગે બાપા આરામમાં જાય, તે વખતે તો મોડું થઈ ગયેલું. અને હજી રસોઈ સંતોય પણ ત્યાં આવ્યા હતા બધા, એટલે રસોઈ બનાવવાની થોડીક 1/2 કલાક 1/4 કલાક વાર હતી. એટલે બાપા આરામમાં ગયા એવું મેં કહ્યું. તો કે ભલે આરામ, મારે મળવું નથી, બોલવું નથી, ખાલી દર્શન કરી લો, સૂતા દર્શન કંઈ નીકળી જવું. પછી આપણે કહ્યું કે ભલે. સંતોએ ગભરી ગયા, બાપા તો આરામ કરતા જ નતા, ભાજી તોડા બેસી ગયેલા. સંતોને મદદ કરાવ્યા કે જલ્દી ઠાકોરજીને થાર થાય અને બધું એ થાય. પોતાને વિચાર ને ઠાકોરજીને મોડું ના થાય એ દ્રષ્ટિ બેસી ગયા સેવકે. અને દુલા કાકે જોયું એ કે વાળા લાખ માણસ વચ્ચે બેઠા, એ જોગી કે આ જી, આ બે જોગી કોણ? એવું કહી ગયું. હવે આવા અંદરથી ના આવશે, કારણ કે જો પહેલાંથી ખબર હોય દુલા કાક આવવા ને તો આવી રીતે કોઈ ખોઈ જાય, થાય કે નહીં? થઈ શકે બધું, કલાક ઉસ્તાદ હોય ને બધું કરી શકે, આવી રીતે ખાપ પાડવા માટે બધું કરી શકે, એકદમ સહજ હવે, કોઈ એવી વાત નથી. અરે દુલા કાક કોઈને ખબર જ નથી, આ 2-4 સંતો સિવાય આ પ્રસંગ. જો આ અહીં બધી કંઈ થાય છે, અમુક સાહેબ એટલા કેટલા બધા પ્રસંગો છે, બધા અદ્ભુત પ્રસંગો, જેને કોઈ દેખાડવા માટે છે જ નહીં. એમ એવું તો કંઈ વાત જ નથી, એ સહજ વર્તે છે. અને એમાં કોઈ ભાગ્યશાળી હોય ને આ દર થઈ જાય, લાભ લઈ જાય, તો જો આપણે પણ તું આ અમૃત છે, અમૃત જ છે, અંદર આટલો ફોદો નથી. જે અત્યારે શુદ્ધ ઘી છે ને સરકારે છૂપી છે 15% ભેળસેળ કરવાની, ખબર છે? શુદ્ધ ઘીમાં 15% ભેળસેળ કરી શકો તમે, શુદ્ધ ઘી કહેવાય એવું. પછી તો 15% છૂટ મળે પછી બાકી રાખે, 20-25-30% સુધી નાખી દે અંદર, કોણ જોનાર છે? મારે યોગી આપા એ વાણી નીકળતી ને શુદ્ધ અમૃત, અંદર આટલું ભેળસેળ નહીં, આટલું અંદર સ્વાર્થ નહીં, આટલું દેખાવ નહીં, દંભ નહીં, છાપવાળાની વાત નહીં. સીધા શ્રીજી મહારાજ જે સુખ ભોગવતા હતા, ચ મૂર્તિ એકદમ ડાયરેક્ટ બહાર નીકળતું હતું, અંદર કોઈ ગડબડ નહીં. આપણે અંતરનો અવાજ આવે છે કેટલાનું,

0: દરિયા પવન આવે ને શુદ્ધ હોય કે નહીં, પણ ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધી વાળું થઈ જાય. અને એ દરિયાનો પવન બગીચા ઉપરથી પસાર થાય, સુગંધીમાન થઈ જાય. એમ આપણો અવાજ આ જ હોય છે બધાનો, પેલા કાળોદની ભૂંગળીમાંથી પસાર થઈને બહાર આવે છે. અહમ ને માન એવો બધો કચરો કચરો કચરો એમાંથી પસાર બહાર આવે, બહાર આવતા બધું બદલાઈ જાય. અમૃતવાણી કંઈક ઠરળી જાય, કંઈક થઈ જાય. યોગી આપણ પ્રમુખ સીધું ડાયરેક્ટ સિંદરથી જે આવે છે ને બહાર, પ્યોર છે એવું જ બહાર આવે છે. 100% અમૃત અમૃત આત્માને પણ અમૃત અક્ષર અમૃત જેનું નામ. એટલે શુદ્ધ ત્યાંથી જે વાણી છૂટી એમ એ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે આવા સંત દ્વારા. યોગી આપણ જે પ્રમુખ સાહેબ જે બોલે છે આમ કેટલી ગડબડવાળી લાગે છે. પ્રમુખ સાહેબ એકવાર મંડી પડ્યા, 3 વખત બોલ્યા. શું બોલ્યા ખર? પાર્વતી શિવજીની દીકરી. વેક સાહેબ બંધ રાખે તો સારું, બાફ બાફ કરે છે મનમાં. સામે તો છૂટ બોલ. જો ગઠ્ઠો સોનાનો, પથ્થર નથી સોનું છે. હા, શું કે આત્મદર્શી કોણ કોણ કોણ માં કોણ પથ્થર. અમનામાં બોલતા આપણને ગડબડ રાઈટ હોય, આપણે અહીંથી નીચે જ નીચે પગના તરિયા ઉપરથી જોતા ભગવાનને સીધો 4 આંખ ભેગી થતી હોય. એટલે એ ભલે ગડબડ જેવું લાગે પણ ગડબડ નથી, એ તું સાચું જ છે. આત્મા ક્યાં નથી મહારાજ ના મહારાજ ને કે આ જીવે પુરુષના દેહ ધરીને જેટલી જગતમાં છે બધા પોતાની સ્ત્રી કરી છે. જેટલા પુરુષે પોતાને સ્ત્રીનું ધરી થઈને જેટલા પુરુષ પોતાને નહીં કર્યા છે, શું બાલટ સુલટ પલટ બધું, દીકરી બાપ મા પત્ની બધું બધું ધૂમ થઈ ચૂકી છે. એટલે સાચા છે, પણ છતાંય આ લોકમાં જ છે આપણને લાગે, આપણી દ્રષ્ટિ જોઈએ બધું ગડબડ સડ લાગે, ભોળા લાગે. યોગી આપણે ભોળા લાગતા હતું. લાલબહાદુર શાસ્ત્રીને કહ્યું ને એન્જિન ચલાવતા આવડે, બેવડરી ગયા શાસ્ત્રીજી એટલા ગયા. પછી એમાં અંતર્દૃષ્ટિ કે વાત સાચી છે, રેલવે મિનિસ્ટર શું થઈ ગયું, ચલાવતા આવડવું જોઈએ, ભલે એક ના ચલાવીએ પણ આવડવું જોઈએ. એમ ગુણ્યું. એટલે આમ ભૂલ થતી જ નથી, એ તો બધું આપણને દેખાડી દઈએ. અરે ટૂંકમાં સોનું છે, અમૃત છે, પ્યોર શુદ્ધ સ્વરૂપમાં. એ તો આ દુનિયામાંથી અમૃત શુદ્ધ સ્વરૂપ ક્યાંથી મળે તમને? જો નારજીને ભગવાનનું મન કહેવું પણ તોય કેટલી ગડબડ અંદર થઈ. એટલે શુદ્ધ અમૃત તો ક્યાંથી મળે? અક્ષર બ્રહ્મ અવતાર એ જ એક જ છે. એવા સર બહુ ભાગ્યશાળી છીએ, ગોરખોર એક ના કરતા અહીંયા આવીને લાભ લઈ જ લેવું નિરાતે. બધું અંદર ખાને જમે થાય છે ને, માલમ માલ થઈ જઈશું. સહેજાનંદ સ્વામી મહારાજ.
1: આવતીકાલથી પૂજ્ય મહંત સ્વામીના મુખેથી આપણને યોગી ગીતાનો જે લાભ મળવાનો છે એની પૂર્વે
0: એક જંગલમાં શિવજી મહાદેવ શિવજી ભગવાન અને પાર્વતીજી એ બે એક જંગલમાં ફરતા હતા. પછી શિવજીએ એક જગ્યાએ દંડવટ કરવા લાગ્યા તો પાર્વતીજી કે અહીંયા કોઈ તીર્થ નથી, કોઈ સ્થાન નથી, અને અહીંયા દંડવટ કેમ કરો છો? તો શિવજીએ કહ્યું
2: કે 10,000 વર્ષ પહેલા નારદજી અહીંયા ધ્યાન કરતા હતા, હવે 10,000 વર્ષ પહેલા અને જંગલમાં કોઈને ખબર જ નથી, આ શિવજીને ખબર છે, તો દંડવત કરવા લાગ્યા. એટલે પરોક્ષનો છે એ એનો મહિમા બહુ હોય. પછી પર્વતભાઈ મહાન ભક્ત હતા, એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજને બહુ વાલા હતા. એમનો દીકરો મેઘો, એ ગામના બધા પંચ જાત્રાએ જતા હતા, તે પર્વતભાઈને પાસે આ પૈસા માગ્યા કે મને પૈસા આપો, અમારે જાત્રાએ જવું છે. તો પર્વતભાઈએ કહ્યું, સમજાવ્યું, પણ માન્યા નહીં, એટલે પૈસા આપ્યા. અને ઓલા બધા આગળ નીકળી ગયા હતા, એમની સાથે સાથે ગોઠવાના હતા. પણ એ જતા એ લોકો બહુ આગળ નીકળી ગયા હતા અને મેઘો પાછળ પડ્યા, પણ મેઘાના દર્શન થયા 68 બાળકોના. અને બાળકો એકદમ વ્હાઈટ એન્જલ જેવા. આ ગામમાં આ યુરોપિયન બાળકો ક્યાંથી? એકદમ. પછી એને પૂછ્યું પર્વત મેઘો કે તમે કોણ છો? તો કે અમે ગંગા જમુના જગન્નાથપુરી આ બધા તીર્થના નામ 68 તીર્થ બાળકોએ વાત કરી. તો તમે જાઓ છો ક્યાં? વેર આર યુ ગોઈંગ? તો કે અમે પર્વતભાઈ છે બહુ મોટા ભક્ત છે, બહુ મોટા, અને એમના દર્શને જઈએ છીએ. કેમ દર્શને જ? કે અમારા તીર્થોમાં ગંગા જમુના નદી એમાં બધા ડૂબકી મારી મારીને અમારા એમના પાપ મૂકી ગયા છે, એટલે અમે પાપથી આટલા બધા ભરાઈ ગયા છે. એટલે પર્વતભાઈના દર્શન કરશું એટલે બધું. ત્યારે મેઘોએ કહ્યું કે જેના દર્શન હું જઉં છું એ તો બધા મારા બાપના દર્શન કરવા આવે છે. પછી પાછો વળી ગયો. તો જો આ પર્વતભાઈ બિચારા ખેડૂત અને કોઈ અમે ગણતી નહીં, છતાં જે એમના પરિચયમાં હતા એમને ગણતી હતી, પણ આવા ભક્તો. પહેલે આપણે યોગી આપા કહેતા કે પ્રાપ્તિ મોટી થઈ છે તેમ વિઘન ના આવવા દેવા. પ્રાપ્તિ તો બહુ મોટી છે, ગજબની પ્રાપ્તિ, પણ ઓળખાય નહીં. યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ આપણી ભેગા હરે ફરે જમે અને આપણને આપણા જેવા જ લાગે, તો એમનો મહિમા છે ખબર ન પડે. આંતરિક કેટલા જબરદસ્ત છે, પણ અનુભવ થાય આપણા દોષ ટાળે, આપણને સાંત્વન આપે, એકદમ શાંતિ થઈ જાય, અને આપણા ગમે પ્રોબ્લેમ હોય તો એ મટાડી દે, અને ભગવાનમાં જોડે. બીજું બધું તો ઠીક, આપણે અટવાયા છીએ, અહીં ત્યાં ફરે છે, એટલે ભગવાનમાં જોડે એ મોટી વાત છે. પણ જો પ્રાપ્તિ મોટી થઈ છે વિઘન ન આવે ત્યાં. વિઘન શું? મનુષ્ય ભાવે પ્રાપ્તિમાં એ દિવ્ય છે, અખંડ દિવ્ય છે. પણ જે સાથે સાથે રહીને મહિમા સમજવો એ મોટી ઘાટી છે, બહુ અઘરું છે. પરોક્ષમાં બધા મહિમા સમજાય, ગંગા જમના બધાના બધા નાવા જાય, ડૂબકી મારે, બધું કરે. પણ યોગી આપા પ્રમુખ સાહેબ મહારાજ એમાં ના સમજાય. મનુષ્યભાવ આયા જ કરે, દીવભાવ આવે તો થોડોક મનુષ્યભાવ આવી જાય. અઠવાડિયે એક વાર આવી જાય, મહિને એક વાર આવી જાય, પણ આવે જ મનુષ્યભાવ. હવે આપણા જેવા છે, શું વિશેષ છે એવું થઈ જાય. અને અખંડ દીવભાવ રહ્યો ને તો કામ થઈ જાય. જો મેઇન સ્વિચ હોય ને, મેઇન સ્વિચ એ ઓફ થાય પછી બીજી બધી સ્વિચ ઓન એન્ડ ઓફ કરાવે, કાંઈ ના લે. મેઇન સ્વિચ ઓફ થઈ જાય પછી બીજી સ્વિચો દાબે આમ કરે, કાંઈ ના વરે. મેઇન સ્વિચ ચાલુ હોય એટલે પ્રમુખ સાંઈ મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ એમાં દીવ ભાવ રહે, અખંડ આવન જવાન નહીં. એ અખંડ દીવ ભાવ રહે, કામ થઈ ગયું. તમે અક્ષરધામમાં જ આવવા જવાનું કંઈ રહેતું જ નથી. અને મહારાજ તો દીવભાવ બધામાં કહ્યું છે, બધા. મહારાજે કહ્યું સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી, બધા દિવ્ય છે. એટલે મનુષ્ય જેવા દેખાય છે, હરે ફરે વ્યવહાર કરે, ગાડી ડ્રાઇવિંગ કરે, આ કરે. અને બીજા જે હોય એ સરખા લાગે, બીજા બે ડ્રાઇવિંગ કરતા હોય ને આ ડ્રાઇવિંગ કરતો હોય, એકાંતિક હોય એ ડ્રાઇવિંગ કરતો હોય, સરખા લાગે. પણ ક્યાં કેટલો ભેદ છે. આ નિશ્ચયવાળા જેને ભગવાનનો નિશ્ચય હોય એ તો પારને પામી ગયો. જો હમણાં કીર્તનો બોલાયા હતા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. સાચી વાત છે, જન્મો જન્મના આપણા બધા ભેગા બેઠા છીએ એમને નથી બેઠા, આપણા પૂર્વજન્મની કમાઈ છે. જન્મો જન્મ આપણે બધું ભેગું કર્યું પુણ્ય, અને આના પ્રતાપે આ સત્સંગ મળ્યો છે. તમે કોઈને સત્સંગમાં લાવવા જાઓ ને, એ પુણ્ય હોય એના તો જ આવે, ના તો ના આવે, ગમે એટલું કરે. હું ને ડૉક્ટર સ્વામી અમે એક યુવકને બહુ સમજાયા, બહુ સમજાયા. પછી આવ્યા નહીં. પછી એકવાર તૈયાર થયો અને આવ્યા તો યોગીઓ પાસે ને કોઈ જગ્યાએ એક મરણ થયું હતું ગામમાં, એટલે વહેલા આવી ગયા. ઓલાને અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, યોગીઓ પાસે 3:30 વાગે આવીને જતા રહ્યા. તો એ તમારા ગુરુ આવા કહેવા, તમે ઠેકાણું નહીં આમ ને. પછી બીજી વાર તૈયાર કર્યા, ઘણા વખતે 6 મહિને બધું મહિમા કહીને ત્યાં યોગી આપ મળ્યા. અને ઓલા આવીને કેટલા ગુરુ ઠેકાણું નથી, જતા રહે. તો જો આપણે બધા ગોઠવણ થાય ના થાય, બધું આપણને લાગે કે આ સામાન્ય છે, આવન જાવન કોઈને આપણે પકડી લાવે આ કર્યા, એના પૂન હોવા જોઈએ તો જ થાય, એ નથી. અને આ બધા જ આપણે કેટલા બધા ભાગ્ય છે, કેટલા બધા પ્રમુખ સાહેબ મહારાજને ઓળખ્યા, ખાલી ભેગા થયા નહીં, ઓળખ્યા, એ કેટલું મોટી વાત. એટલે ટૂંકમાં આ પુરુષોમાં અખંડ દીવ ભાવ રહે, પૂર્ણ આવતી બધું. કારણ ટૂક ટૂક ટૂક થયા કરે, મહિને, બે મહિને, છ મહિને અથવા રોજ, કે સ્વામી આમ કેમ કરે છે, આમ કેમ કરે છે આવું. અને એમાં મનુષ્ય ભાવ આયા જ કરે બધું. અને જે અખંડ દીવ ભાવ રહે, અખંડ, તમે આવવા જવાનું નથી, તમે જ્યાં છો ત્યાં અક્ષરધામ. અને પ્રાપ્તિ તો છે, ઓલી અક્ષરધામ છે એવું નથી, પણ એના મને મનમાં એવું સેટિંગ થઈ ગયું હોય, એને જાઉં અક્ષરધામમાં જવું, અહીંયા રહેવું, એ એક જ થઈ જાય. અને એટલે એવી સમજણ આવે અને એવી દ્રઢતા થઈ જાય નિશ્ચયની, તો કામ થઈ જાય. એટલે આ પ્રકારે આપણે નિશ્ચય કરવાનો છે. મનુષ્યભાવ એનો જ ખેલ છે આ, મનુષ્યભાવનો. મનુષ્યભાવ દીવભાવ, મનુષ્યભાવ દીવભાવ આયા જ કરે, અને સળંગ દીવભાવ રહે કામ થઈ જાય. પણ બહુ મુશ્કેલ છે સળંગ, એ જેટલી આપણી સ્થિતિ હોય એટલામાં દીવભાવ રહે. આપણી સ્થિતિ કાચી હોય તો મનુષ્યભાવ આયા કરે, જાયા કરે એવું થાય. એટલે એટલે મંડ્યા રહેજો તમે. આ સાચું છે, મહારાજ સાચા છે, ગુણાચાર્ય સાંઈ સાચા છે, અક્ષરધામ સાચું છે, આ બધું સાચું છે. એટલે આગા પાછા થતા નહીં. મનમાં થાય કે આ બધું નોનસેન્સ છે, પણ એવું નથી. જો મારાના વખતમાં કેટલા એકાંતિક ભક્તો થયા છે. એકાંતિક એટલે હમણાં જ વાત થઈ હતી, એકાંતિક ભક્તો એટલે સ્થિર, ધીર. અને ગમે એટલું, અત્યારે તો આપણે બધા એકાંતિક જ છીએ, ટેમ્પરેચર બરાબર છે, આ બધું, અને કંઈ આગુપર થવાનું નથી, એટલે સ્થિર જ છે. પણ અપ્સ એન્ડ ડાઉન આવે જિંદગીમાં, અને તેમાં સ્થિર રહો એ એકાંતિક. એમાં સ્થિર ના રહે, જોલ્ટ એન્ડ બમ્પ્સ આવે, ફાંકી દે તમને, એવા એવા પ્રસંગો આવે તમને, તમે ટેન્સ થાવ એકદમ સખત, રસ્તો ના જડે, શું કરું આમ કરું. પણ એકાંતિક ભક્ત ના રહે, અને એની કંડિશન ગમે હોય, એની મોમેન્ટ એવરીવેર એક જ સ્થિતિમાં રહે, એને હી ઇઝ નોટ ડિસ્ટર્બ્ડ, હી ઇઝ બેલેન્સ્ડ, થરલી બેલેન્સ્ડ. કેમ કે એને ભગવાનમાં જોડાણ છે, સોર્સ ભગવાન છે, અને ભગવાનમાંથી પાવર આયા કરે, અને બીજું બધું કટ થઈ જાય, જેવું બધું એના દુઃખ સુખ આવવાનું હોય કટ થઈ જાય. જો એકાંતિકને બીજા ગ્રસ્તો એક જ છે, એને મુશ્કેલી આવે, પણ આને છે હસતો હસતો એ દુઃખ ભોગવે, અને ઓલા રડતા રડતા દુઃખ ભોગવે, ફેર આટલો. પણ સરખા નથી. એટલે મહારાજે કહ્યું કે આ મનુષ્ય જેવા, સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે, પણ કોઈ મનુષ્ય નથી. એ તમને જ્ઞાન થશે ને સમજણ થશે ત્યારે આ ખ્યાલ આવશે કે આપણે ક્યાં ને ઓલા બીજા બધા ક્યાં. બે આ દુનિયાના રાજા હોય એવી તો પોસ્ટ નથી, દુનિયાનો રાજા ચક્કર પહેલાં તો એવો હોય, પણ તોય એને દુઃખ સુખમાં લેવાઈ જાય, અને એકાંતિક ભક્ત છે ના લેવાય, આટલું છે. એટલે મારે કહ્યું કે આ સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા, દેખાય મનુષ્ય જેવા. તમે સ્કૂલમાં જાઓ, તમે અને બીજા બધા બધા બોયઝ હોય તો બધા સરખા લાગે, પણ તમારી સ્થિતિ જુદી છે. તમારે ભગવાનનો સંબંધ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ એમના આપણે સંતાનો છે, એમના બાળકો છીએ. વી આર ક્વાઇટ ડિફરન્ટ. બીજા બધા દેખાય સરખા, બ્રાઇટ દેખાય, સ્માર્ટ દેખાય, પણ તમે તમે જુદી વાત છે. એટલે આવો સત્સંગ કરવાનો છે, અને આ સત્સંગમાં ચોટ્યા રહેશો અને થ્રુ ઓફ નહીં થાવ. આ પ્રસંગ થ્રુ ઓફ થઈ જાય અત્યારે. અને માન છે ને એ બહુ જબરું છે. અત્યારે તો ફ્રન્ટ લાઈન બધા બેઠા છે, ફ્રન્ટ લાઈનને ઊભા કરીએ અને કહે કે ચોથી લાઈનમાં જાઓ, અને ચોથી લાઈનવાળો ફ્રન્ટ લાઈનમાં આવે, શું થાય? ઓલો નિયમ લઈ લે, આજીવન નિયમ લઈ લે. હવે આ મંદિરમાં પગ મૂકે બીજો જતો જ રહે, ઊભો જ ના રહે. મારાના વખતમાં એવું થયું છે. એટલે આ માન અપમાનમાં સરખો રહે ને, અથવા તો બેલેન્સ રહે, અથવા થોડી વાર થઈ જાય આમ તમે, પણ પછી બેલેન્સ રહે સમજણે કરીને. એટલે કોઈ પણ રીતે માન સાથે મેનેજ કરવું તમારે. માન સત્સંગમાં માન સાથે જ મેનેજિંગ છે, એમાં કંઈક થાય આગો પાછો થઈ જાય બધા, કોઈ બાકી નહીં. માન અપમાન થાય જરાક, અને સ્વામી બાપા તો બોલતા જ નથી. પ્રમુખ સાહેબ તો બધાને સન્માન કરે, આ બોલાવે, આ કરે, પણ આપણા આપણા હરિભક્તો અંદર અંદર એકબીજાને કંઈક ટુકારો કરે, કંઈક ગણે નહીં અથવા બોલાવે નહીં. બોલાવે નહીં, હી એક્સપેક્ટ્સ કે હું જાઉં તો મને બોલાવે, બોલાવે નહીં. અને ઓર્ડનરી હરિભક્ત હોય પણ બોલાવે નહીં તો ધક્કો અહીં લાગે, આ સત્સંગ મૂકી દે, મૂકીને જતો રહે, આવું થાય. એટલે આ ના કરવું. એટલે આપણે આ રીતના યુવકો છે, ઓર્ડનરી નથી. આપણે તો જીવન ગાઈડલાઈન ઠેઠ સુધી, અક્ષરધામ સુધી છે. બીજા આપણે જન્મો જન્મની કમાઈ બધી ભેગી કરી છે. બીજા તો બધા ઠીક છે, બધા 84માં ફરતા ફરે છે. એટલે યુ આર ક્વાઇટ ડિફરન્ટ. ખાસ રાખવું પણ આ લોકમાં કદાચ ના હોય, તમે કોઈ બોલાવે ના બોલાવે, પણ શ્રીજી મહારાજ બોલાવે છે. શ્રીજી મહારાજના તમે થયા છો, યોગી આપણ પ્રમુખ સાહેબના થયા છો, આપણે એમના, એ આપણા, એ બહુ મોટી વાત છે. ઓર્ડનરી નથી, દેખાય ઓર્ડનરી, બધું સરખું દેખાય, પણ આ જ સમજવાનું વાત છે. એ શ્રીજી મહારાજે મહારાજે તો કહ્યું કે અમે આ વાત કરીએ છીએ, જીભ ઝાલીને વાત કરી, મારો તમારો ઘણો મહિમા છે, પણ જીભ ઝાલીને વાત કરીએ છીએ. કેમ કે વિમુખને તો તલ માત્ર, એટલે કોઈ મનુષ્ય નથી, એટલું બોલ્યા એટલે મેરુ જેવું લાગે, મેરુ હિમાલય કરતાં 100 ટાઈમ્સ બિગર છે એવું લાગે. એને તો આ કોઈ મનુષ્ય નથી, તો વોટ આર દે, એવું થાય. એટલે સત્સંગમાં બહારની વાત તો આપણે બહારનો ક્યાં કોન્ટેક્ટ છે, સત્સંગમાં જે હોય એને મહિમા સમજાય નહીં, બધાને સરખા લાગે એવું બધું. પણ મારા કે અમે તો ઘણું બધું કહેવું છે, પણ આ જીભ ઝાલીને વાત કહી છે કે આઈ કેનોટ સ્પીક. તમારો મહિમા છે બહુ છે, પણ બીજાને લીધે I cannot speak. એટલે એવું રહે. પણ આપણે શાસ્ત્રી મહારાજ, યોગી આપણા પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા, ગ્રેટ, તમે બળ રાખો, કેફ રાખો. કે બીજા બધા બધા 84માં 8 મારા ફરજ કરે અને આપણે ઉગરી ગયા. આપણે અમે છે ને મહેમદાવાદ હતા. મહેમદાવાદ સ્ટેશન આગળ જ એક ઓટો છે જ્યાં શ્રીજી મહારાજ પધારેલા. તો અમે પ્રદક્ષિણા ફરતા હતા. તો ઓલા બીજા કોલેજના છોકરાઓ હતા ને એ કંઈક ભૈરવ ફરે છે, કે ભૈરવ પ્રદક્ષિણા ફરે ને, એટલે અમને એ આપે. તો અમે કહ્યું કે અમે આ ફેરા ફરીએ, તમે 84ના ફેરા ફરજો. એટલે કિશોરભાઈ હતા જબરા, એ ધડાકો કર્યો, ઓલા ભાગી જ ગયા. એવું છે. એટલે આપણે જે આટલું બળ ના હોય તો તમે કંઈ સમજ્યા નથી સત્સંગમાં. આપણે ગૌરવ હોવું જોઈએ, વોટ વી આર, વેર વી આર, એટલું તો જાણવું જોઈએ. અને અને સાચું છે, ખોટું હોય તો બરાબર છે, બનાવટ હોય તો બધી મેનિપ્યુલેશન કરીએ આમ તેમ, પણ સાચી વસ્તુ છે. એટલે આવો મહિમા આપણે રહેશે અને સત્સંગમાં રહેશો તો સમજાશે. આગળ આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ, એક દિવસે ના સમજાય, પણ સત્સંગમાં ધડ કહીને રહેજો. કોઈ પણ સંજોગ, કોઈ પણ રીતે સ્વામી બાપાને રાજી જ કરવા છે એવું મનમાં ધારું અને એ રીતે વર્તું. સહજાનંદ સાહેબ.

गुणत मारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामी नारायण।

આખી દુનિયાના પૈસા ભેગા આપણે કરીએ તો પણ જે વસ્તુ ના મળે એ વસ્તુ આપણે મળી ગઈ છે. ગુણાતીત સત્પુરુષ, મોક્ષનું દ્વાર. માટે પૈસાથી પણ અધિક આ પ્રાપ્તિ આપને થઈ છે. આપણે પૈસામાં સમજીએ છીએ એટલે પૈસાની આપણે વાત કરી. ગઈકાલે આપણે જોયું કે સ્વામીશ્રી આપણું દ્રવિણમ છે, આપણા માટે ધન સમાન છે. ધનથી શું શું થાય ચાર વસ્તુ આપણે જોઈ લઈ. પ્રથમ તો સ્વામીશ્રીને યોગમાં આવવાથી આપણો વ્યવહાર પણ સુધરે છે, એ પણ કેટલાક આપણે સ્થૂળ દ્રષ્ટાંતો જોયા. બીજું, પૈસાથી કામ થાય છે તો સ્વામીશ્રીના નામથી પણ કેટલાયના કામ થઈ ગયા છે, એ પણ આપણે જોયું. ત્રીજું, પૈસા હોય આપને કેફ રહે, દારિદ્ર મટી ગયું આપણું. સ્વામીશ્રીના યોગ બાવથી આપણા જીવનમાં પણ કેફ વધે છે, દારિદ્ર ટળી ગયું. દારિદ્ર એટલે કંગાલપણું, રોદ્ર અડાડવાના, કેફ આવી ગયો. અને છેલ્લે, પૈસા હોય તો આપણે સલામતી અનુભવાય છે. સાચી સલામતી આવા સત્પુરુષના યોગમાં આવવાથી આપને મળે છે. આપણો વાંકો વાર નહીં થાય એવી આપને હિંમત રહે છે. સ્વામીશ્રી આપણું સાચું ધન છે, મફતમાં મળી ગયા છે ને, સમજાવતું નથી. ઇંગ્લિશમાં કહેવાય છે, નો અમાઉન્ટ ઓફ મની કેન બાય વોટ ઇઝ ફ્રી. સાદી ભાષામાં બોલે છે પણ બહુ હકીકત છે. જે વસ્તુ મફતમાં મળી જાય એ આખી દુનિયાને તમે પૈસા ભેગા કરો તો પણ તમે નહીં ખરીદી શકો, મફત છે. એટલે જે વસ્તુની કોઈ કિંમત જ નથી કેટલા પૈસા તમે ખરીદી શકશો ને. સ્વામીશ્રી મફતમાં મળી ગયા છે એટલે આપણે એની કિંમત નથી. સ્વામીશ્રી ફ્રી છે પણ ચીપ નથી. જે વસ્તુ મફતમાં હોય એ સસ્તી ના પણ હોય, બહુ જ મોંઘી છે. આમ તો મફતમાં પણ નથી મળી ગયા. આપણા પૂર્વના બહુ જ બલિષ્ઠ સંસ્કારો હશે ત્યારે આવા સત્પુરુષનો યોગ થાય છે. મારે જે તો અંત્યની બીજા વચનમાં એવું લખી ગયા કે પૂર્વે પણ જે પણ કે આપણે સારું કર્યું હશે એ પણ સત્પુરુષના યોગે જ થયું હશે. આ જન્મમાં પણ આપણે સત્પુરુષનો યોગ થયો એ પણ સત્પુરુષની કૃપાથી જ આપણે થયો છે. સ્વામીશ્રી આવા ધનથી પણ આપણે અધિક જ્યારે મનાય ત્યારે આપણા જીવનમાં આપણી જે કિંમત છે, આપણી વેલ્યુ એ કેટલી વધી જાય છે. સામાન્યપણે આપણે છે ને આપણું જીવનમાં દરેક વસ્તુ આપણે પૈસાથી જ એને મુલાવતા આપણે આવ્યા છે. કોઈને આપણે ગાડી જોઈ, ઓહ જોઈ 7 લાખની ગાડી આવે છે, નવી ઘડિયાળ જોઈ, આ મોબાઈલ જોયું નવો, 10,000 રૂપિયાનો મોડલ છે. આપણે મનમાં તરત પૈસા જ આપણે સૂજે છે, કારણ કે પૈસાથી જ આપણે વ્યવહાર કરીએ છીએ ને બધો. ફાધર વોલેસને એક આપણે પ્રસંગ કીધેલો. ફાધર વોલેસ આપણે જાણીએ છીએ, ખ્રિસ્તી પાદરી હતા જી છે. ભારતમાં આવીને ધર્મ પ્રચાર કરવા માટે પોતે ગુજરાતી શીખ્યા. આપણા માટે કદાચ ગૌરવ લેવા જાય બાબત છે કે ગુજરાતમાં ગુજરાતી ના હોવા છતાં, સ્પેનિશ હતા છતાં પણ ગુજરાતમાં આવીને એવું ગુજરાતી શીખ્યા, સાહિત્યકાર પોતે બન્યા, ઇનામ પ્રાપ્ત કર્યું એમને. એવા સરસ પોતે ચિંતનાત્મક બધા નિબંધો લખતા થઈ ગયા. એમણે નાનો પ્રસંગ ટાંક્યો છે. એકવાર એમના એક વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા તારું ઘર કેટલું દૂર અહીંયાથી. વિદ્યાર્થીને પ્રશ્ન શું પૂછે કે તારું ઘર અહીંયાથી કેટલું દૂર, અંતર પૂછે છે. અંતરનો જવાબ કિલોમીટરમાં અપાય, કદાચ કંઈક કલાકમાં અપાય કે 1 કલાક દૂર, 2 કલાક દૂર. વિદ્યાર્થી કેવો જવાબ આપે છે કે સાહેબ 2.5 રૂપિયાની ટિકિટ. મારું ઘર અહીંથી 2.5 રૂપિયાની ટિકિટ દૂર છે. પૈસા, દરેકે દરેક બાબતને આપણે પૈસાથી મૂલવવા માંગીએ છીએ. યાદ રાખજો, જીવન એ પૈસાથી કંઈ મૂલવવાની બાબત નથી. જીવન પૈસાથી ઘણું અધિક છે. ડોન્ટ મેઝર યોર વર્થ બાય મની. તમારી કિંમત પૈસાથી નથી, પૈસાની કિંમત તમારીથી છે. આગળ પણ આપણે વાત કરી હતી, કરોડોપતિ માણસ હોય, અબજોપતિ માણસ હોય,
અને જેના ઘરમાં એક નવો પૈસો પણ ના હોય ત્યારે બે મરી જાય છે, રાખ થાય છે, ત્યારે રાખમાં એ ઢગલામાં કંઈ વજનમાં ફેર નથી પડતો. પૈસાની કિંમત અંતતઃ એ કંઈ આપણા જીવનમાં કામમાં નથી આવતી. આપણું જીવન મૂલ્યાંકન પૈસાથી પણ અધિક વસ્તુથી છે. ઇંગ્લિશમાં બીજી એક સારી કહેવત છે, તમારું મૂલ્યાંકન શેનાથી થાય છે? The real measure of wealth is how much you would be worth if you lost all your money. તમારી સાચી કિંમત શું, તમારી સાચી વેલ્યુ શું, તમારી સમૃદ્ધિનો આંક શું, કે જ્યારે તમારા જીવનમાંથી બધા જ પૈસા તમે ગુમાવી બેસો પછી તમારી જે કિંમત વધે એ તમારી સાચી સમૃદ્ધિ. સમૃદ્ધિ અને ધનવાન બનવું એ બી જુદી બાબત છે. અબજોપતિ પણ દરિદ્ર હોઈ શકે, કંગાલ હોઈ શકે, અને સાવ બેહાલ માણસ પણ પોતે સમૃદ્ધ હોઈ શકે અંતરથી. આપણે પણ એવા ધનવાન આપણે બન્યા છે. આપણી જીવનની જે સાચી મૂલવણી આવા સત્પુરુષથી થઈ શકે છે. આપણે સ્વામીશ્રી મળ્યા, આપણે અબોજોપતિ ને અબોજોપતિ બની ગયા. ડોક્ટર સ્વામી ઘણી વાર મજાકમાં કહે છે કે કોણ બનેગા કરોડપતિની તો ક્યાં વાત છે, કરોડપતિની તો ક્યાં વાત છે. હવે ડોક્ટર સ્વામી બહુ કેફ મામીને બોલ્યા હતા, આપણે તો બ્રહ્માંડોના બ્રહ્માંડોપતિ આપણે બન્યા છે, એવા સાક્ષાત અક્ષર સ્વરૂપની આપણે પ્રાપ્તિ થઈ છે. માટે આપણે એ કેફથી, એ સલામતીથી, એ કામ આપણું થઈ રહ્યું છે. સ્વામીશ્રી આપણા માટે કહે છે દ્રવિણમ ત્વમેવ. સ્વામીશ્રી આપણા સાચા ધન છે, આપણો ખજાનો છે, બહુ મજાનો છે, એ બરાબર આપણે લૂંટી શકીએ અને એના આધારે આપણે જીવમાં સાચી સલામતી, આપણી સાચી કિંમત આપણે આંકી શકીએ, એ મારા સ્વામીને આપણે પ્રાર્થના કરીએ છીએ. આગળની વાત આપણે સમજીએ. હવે ધીમે ધીમે આપણે પૂર્ણાવતિ તરફ વધી રહ્યા છે. તમેવ સરમ આવે એ પહેલા એક નાની વાત આપણે સમજી લઈએ. આ શ્લોકમાં સંબોધન આવે છે મમ દેવ દેવ, હે મારા દેવના દેવ, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો, તમે જ મારા બંધુ છો, તમે જ મારા સખા છો, તમે જ મારા વિદ્યા છો, તમે જ મારા ધન છો. એ મમ દેવ દેવનું જે સંબોધન છે ને, આમ તો આ પેલા સમજવું જોઈએ આપણે કોને વાત આપણે કરી રહ્યા છે, કોને આપણે કહી રહ્યા છે કે તમે મારા માતા છો. દેવ દેવ ભગવાનના પણ ભગવાન, એનો અર્થ એમ થયો કે ભગવાન માટે તો વાત છે જ નહીં. હવે ભગવાન માટે જો આ શ્લોક હોત તો દેવ દેવ કોની શું જરૂર હતી, આ ભગવાન ગૌણ નથી થતા. પણ કોના માટે આ સાક્ષાત જે ભગવાન હોય એનું સ્વરૂપ હોય, ભગવાનથી પણ અધિક એવો એક કોઈ કોણ હશે? તો ભગવાન જે કહે છે કે જેની ચરણ જ માથે ચડાવું છું, જે મને અખંડ ધારી રહ્યા છે, જેને દુખાવતા હું પણ બીઉં છું, એ મારા સાક્ષાત સ્વરૂપને પામનારા એવા ગુણાતી સત્પુરુષ છે. ગુજરાતમાં સંસ્કૃતમાં આપણે ગાઈએ છીએ ગુરુર બ્રહ્મ ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુને નમું છું કે જે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે, દેવ દેવ. આ જ સાબિતી કે આ શ્લોક એ ભગવાન માટે નથી, એવા ગુરુ માટે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, અહીંયા પણ કીધું દેવ દેવ છે. આ બેનો આપણે જ્યારે તોડ મેળવીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણા માટે તો એવા દેવના દેવ પણ સાક્ષાત સત્પુરુષ છે. એને આપણે હવે દેવના દેવ તરીકે સમજવાના છે. તો આ દેવનો દેવ જે શબ્દ છે એને પહેલા તોડી પાડીએ. દેવના પણ દેવ, પહેલા દેવ સમજીએ. દેવ કોણ કહેવાય, દેવ કોને બતાવે છે? જેમાં દૈવત હોય, જેમાં શક્તિ હોય, જેના માટે આપણે પૂજ્યભાવ દાખવતા હોય છે, જે લોકો પૂજતા હોય છે એ દેવ કહેવાય. જેમાં કંઈક ઐશ્વર્ય હોય, કંઈક શક્તિ હોય. તો પેલા આપણા અર્થમાં આપણે જેને દેવ સમજીએ છીએ એવા દેવ દેવતાઓ, એ લોકો પણ, એ લોકો માટે દેવ કોણ? સાક્ષાત દેવતાઓ દેવીઓ પણ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ સમજવા માટે એ લોકો તલસી રહ્યા છે. આ પ્રસંગ જે કહેવામાં આવે છે હવે ગયા વર્ષે રિપોર્ટમાં આવેલો, 2003 સાલમાં સ્વામીશ્રી પોતે રાજકોટ હતા. એ વખતે રાત્રિ ભોજન વખતે કાર્યક્રમનો પરિચય આપવામાં આવતો હતો. એ વખતે આપણે ત્યાંના સંનિષ્ઠ આપણા સંયોજક દશરથસિંહ, એ પોતે એક ગુણાતીત નગરના એક આપણા હરિભક્ત હેમરાજ રાઠોડનો પરિચય આપી રહ્યા હતા.
સ્વામી શ્રી સંતો બધા જ એકદમ રસપ્રદ રસપૂર્વક એ પરિચય સાંભળી રહ્યા હતા, કારણ કે આ એક ચમત્કારી પ્રસંગ હતો. સાક્ષાત દેવી આવીને પ્રમુખ સાહેબ મહારાજનો મહિમા ગાય છે. વાત એમ બને છે કે આ હેમરાજભાઈ રાઠોડ એમના ધર્મપત્ની એમને છેલ્લા 30 વર્ષથી ચામુંડા માતાજીનો સાક્ષાત્કાર, આપણે જેમ વાત કરીએ ને એમ એમની સાથે આ બેન પોતે વાત કરે, એમના ઘરમાં પધારે, એમના ઘરે પોતે ખાય પી નૈવેદ્ય ધરાવે, નવરાત્રિમાં 9 દિવસ સુધી સળંગ એમના ઘરે રમવા માટે આવે, એ 9 દિવસ લોકો નૈવેદ્ય ધરાવે, એમના આશીર્વાદથી એમના બળથી એમના પ્રતાપથી આ બેનના કહેવાથી લોકોના ઘરમાં દીકરા દીકરી થતા, લોકો આમના ઘરે માનતા માનવા માટે આવે, એમના આશીર્વાદથી બીજા લોકોના ઘરમાં લોકો સુખ સુખી સંપન્ન થતા, એવા પોતે પ્રતાપી આ હેમરાજભાઈના પોતા ધર્મપત્ની હતા. વિચાર કરજો, ચામુંડા માતાના પોતે સાક્ષાત્કાર કરનારા બાઈ 30 વર્ષથી ચુસ્ત એમના સત્સંગી. આવો એમનો ઘરમાં સત્સંગ, એમના ઘરનું નામ પણ મા ચામુંડાનું કૃપા, એમનું ઘરનું નામ. 30 વર્ષથી આવો સત્સંગ હોય, સાક્ષાત્કાર હોય, હવે અમારાથી કેટલા સાક્ષાત્કાર છે, હા તો કેટલા ચુસ્ત સત્સંગી હશે એમના. 30 વર્ષથી સત્સંગી, એમની દીકરી એક અનાયાસ પણ એક સત્સંગી કુટુંબમાં જાય છે. એનું નામ હતું અશ્વિનભાઈ ડોડિયા, હિંમતનગરમાં રહેતા હતા. 2000 સાલમાં એક પ્રસંગ એવો બને છે, સોરી 99 સાલમાં ફેબ્રુઆરીના મહિનામાં, કે પ્રમુખ સાહેબ મહારાજ આ અશ્વિનભાઈ ડોડિયાના ઘરે 8 દિવસ માટે રહે છે. હવે અશ્વિનભાઈ આમના જમાઈ કહેવાય હેમરાજભાઈના, એટલે એમના આમંત્રણથી આ હેમરાજભાઈ એમના ધર્મપત્ની એમના ઘરે જાય છે. પ્રથમવાર જ પ્રમુખ સાહેબ મહારાજ દર્શન થાય છે અને એમના પત્નીને અને એમની દીકરીને લગ્ન લાગી જાય છે. આ પુરુષ કંઈક જુદા લાગે છે, હેત થાય છે. પછી તો પ્રસંગ બહુ લાંબો છે, પણ ધીમે ધીમે હેત થતું જાય છે, એમના વિશે વાંચન થાય છે, રાજકોટ પાછા આવે છે. પછી ધર્મપત્ની અને એમની દીકરી બે લોકો પોતપોતાની રીતે ત્યાં સત્સંગ સભામાં આવતા થઈ જાય છે. સત્સંગ સભામાં આવે છે, સંતોનો યોગ પણ થાય છે, સંતોની કથા વાર્તા સાંભળે. આવું જ હેમરાજભાઈ એ પોતે સત્સંગમાં નતા આવતા, સભા નથી ભરતા, એમના ધર્મપત્ની થાય છે કે આ સંતો બહુ સારી કથા વાર્તા કરે, તમે આવો તો ખરા એકવાર. હેમરાજભાઈ શું કે આ સંતો બધા પગાદાર કહેવાય, બધા સંતો બધા પગાદાર કહેવાય, તો કથા કરે, હવે એમાં શું મોટી વાત છે, ના જ પાડી દે. પણ ધીમે ધીમે આ બેનને, જેને સાક્ષાત્કાર તો બેનને છે પણ એમને લગ્ન લાગી ગઈ, ધીમે ધીમે ધીમે એમને એટલી બધી લગ્ન લાગી ગઈ, પ્રમુખ સાહેબ મહારાજમાં જબરજસ્ત હેટ થઈ ગયું. એમને સમજાયું સંતોની કથા વાર્તાથી કે આપણે અનન્ય નિષ્ઠા કરવી જોઈએ, એક આશરો આપણે કરવો જોઈએ. પછી 2000 સાલ આવી અને કોણ જાણે કેમ એમને અંતરથી થયું કે આ વખતે આપણે નવરાત્રિમાં નૈવેદ્ય નથી ધરાવવું. નૈવેદ્ય ધરાયું નહીં અને બરાબર એ જ વખતે ચામુંડા માતા પણ ના આવ્યા, જે 30 વર્ષથી પોતે સળંગ 9 દિવસ સુધી રમવા માટે આવે ઘરે, વાતો કરે, હેતપ્રીત કરે, સુખ આપે, અંગત સુખ, મૂર્તિનું સુખ, એ બંધ થઈ ગયું. આ લોકોને થયું કે મા પોતે નારાજ થઈ ગયા લાગે છે, આપણે નૈવેદ્ય ધરાવવું નથી ને, પણ ચલાવવું. 5-7 દિવસ વીતી ગયા, 8 દિવસ વીતી ગયા, 9મા દિવસે માતાજી દર્શન આપે છે. 9મા દિવસે માતાજી દર્શન આપે છે, ઘરે પધારે છે અને આ એમના બેન એમના ધર્મપત્ની એ બેન પોતે માફી માગે છે, માં તમે નારાજ થઈ ગયા છો, અમે નૈવેદ્ય નથી ધરાવ્યું, પણ હવે કે હું સમજું છું. માતાજી સામે આવીને કહે છે કે હું તમને સાચી વાત સમજાવવા આવ્યું છું, આજે સાચી વાત તમારે એટલી સમજવાની છે કે જે ગયા વર્ષથી તમે પ્રમુખ સમાજ દર્શન કરેલા ને ત્યાં તમારા જમાઈને ત્યાં હિંમતનગરમાં, એવું ના સમજે કે તમે એકલા હતા, એ વખતે પણ તારામાં પ્રવેશ કરીને મેં પ્રમુખ સમાજ દર્શન કરેલા, ત્યારથી હું કૃતાર્થ થઈ ગયો છું. એ બેનને કહે છે પ્રમુખ સાહેબના સંબંધમાં તમારો ઉદ્ધાર તો થઈ ગયો છે, પણ તમારા સંબંધથી પ્રમુખ સાહેબના સંબંધથી મારો ઉદ્ધાર થઈ ગયો છે, મારી મુક્તિ થઈ ગઈ છે. હવે આજથી તમારે મને ક્યારે નૈવેદ્ય ધરાવવું નહીં. આવા ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમને પ્રાપ્ત થયા છે, ગુણાથી સત્પુરુષ પ્રાપ્ત થયા છે, એમના આશ્રમમાં બધું જ આવી ગયું, હવે તમારે એમની એક નિષ્ઠા પાકી રાખજો. આજે તમારી છેલ્લા મુલાકાત આપણી થઈ ગઈ, હવે જય સ્વામિનારાયણ. આ માતાજી એમને છેલ્લા દર્શન આપે છે, ત્યાર પછી સંતોને એમને ઘરે પધારણી પણ થાય છે, એમને સહર્ષ
સંતોને માતાજીનું આખું જે ઘર મંદિર એ પણ ભેટ ધરી દે છે, એમના ઘર એક નિષ્ઠા ચોખ્ખી નિષ્ઠા થઈ જાય છે, એમનું ઘરનું નામ પણ એમણે બદલી નાખ્યું છે, માં ચામુંડાની કૃપાની બદલે પ્રમુખ આવાસ એ પણ કરી નાખ્યું. એમના ઘરે પછી પ્રશ્ન એવો બને છે, એમના ઘરમાં દેશકાળ બધા જ વિપરીત થઈ જાય છે. આ હેમરાજભાઈના ઘરમાં એમને શરીરમાં પણ કસર જણાય છે, બીમાર પડી જાય છે, ધંધો મંદ પડી જાય છે. આજુબાજુ કેનાડાવાળા આવી ગયા, તમે તો ભલા માણસ સાક્ષાત્કાર હતો, આ માતાજીને તમે સેવા કરતા હતા, એમના તમારા આશીર્વાદથી બીજા ઘરને દીકરા આવે, એમ તમારા આશીર્વાદથી બીજા લોકો ઘરે સુખી સંપન્ન થાય, તમારા ઘરમાં જ આવું બન્યું, શા માટે તમે આવું કરો છો? કેફથી નિધરકપણે લોકો કહેતા હતા કે મા જ માતાજી અમને કીધેલું પ્રમુખસ્વામી ઓળખાણ કરાવી છે, એમના જ આશીર્વાદ અમને પ્રમુખસ્વામી યોગ થયો છે, હવે અમે નિષ્ઠા નહીં બદલે, જે થવાનું થશે પ્રમુખસ્વામી મારી નિષ્ઠા અમને પાકી થઈ ગઈ છે. અમાને એવું બોલ્યા લોકો, અમને સર્વસ્વ પ્રાપ્ત થયું છે, મોક્ષનું દ્વાર મળી ગયું છે. આવા દેવ દેવતાઓ પણ પ્રમુખ સ્વામી મહારાજને ઓળખાણ કરાવે છે, કે છે દેવના દેવ તો આ છે, આ દેવના દેવ આપણે પ્રાપ્ત થયા છે. 84 સાલમાં સ્વામીશ્રી જન્મ જયંતિ ત્યાં હિંમતનગર થઈ હતી, સોરી મહેસાણા થઈ હતી. એ વખતે સ્વામીશ્રીનો ઉતારો મહેન્દ્રભાઈ સુખડિયાને ત્યાં હતો. એ મહેન્દ્રભાઈ સુખડિયા પોતે સત્સંગી નતા, ચુસ્ત શ્રીનાથજીના ભક્ત ઉપાસક, અને વર્ષોથી ત્યાં દર મહિને પૂનમ ત્યાં ભરે, દર મહિને ચાલીને જાય. શ્રીનાથજી પોતે રાજસ્થાનમાં આવ્યું, મહેસાણાથી પોતે ચાલીને કષ્ટ વેઠીને ત્યાં એ શ્રીનાથજી પોતે જાય, અને એ ખાસ કરીને કાર્તિક મહિનામાં જે પૂનમ આવે ત્યાં તો ઘણી બધી ભીડ હોય, છતાં પણ એકલા મોટા શેઠિયા જે પોતે કરોડપતિ માણસ ત્યાં જાય, અને કાર્તિકી પૂનમના જે શ્રીનાથજીના દર્શન થાય એ દર્શન આખું વર્ષ પોતે સંભાળે, એમની પૂજામાં દર વર્ષે દરરોજ એ મૂર્તિને પોતે સ્મૃતિ કરીને પોતે પૂજા પાઠ કરે, આવા પોતે ચુસ્ત ઉપાસક. છતાં પણ આજુબાજુના એમના કોઈક ફ્રેન્ડ સર્કલથી એના કહેવાથી પ્રમુખ સ્વામીનો ઉતારો 84 સાલમાં મહેસાણામાં જન્મજયંતિ ઉજવાય ત્યારે એમના ઘરે થયો. એમને બહુ સત્સંગ નહીં, જરાય પણ રસ નહીં, એમને તો એક એમના દેવરા દેવ મળી ગયા એમને તો શ્રીનાથજી. પણ જ્યારે સ્વામીશ્રી ત્યાં પધારે, સ્વામીશ્રીને એક ખાસ એક વિશેષતા, જે ઘરમાં પધારે ત્યારે ખાસ એના માલિકને પણ મળે. એક દિવસ સ્વામીશ્રી ત્યાં પધાર્યા, સાંજની આરતીનો સમય થઈ ગયો. સ્વામીશ્રી કહે કે ઘર માલિક કોણ છે, બોલાવો. હવે મોટા વસંત કોઈ આ બધારે એટલે વિવેક તો કરવો પડે, એમની તો ઈચ્છા નથી દર્શન કરવાની, પણ બોલાવે, ચાલો આપણે જઈએ. સ્વામીશ્રી એમના હાથમાં આરતી આપે, તમે આરતી કરો. હવે જે આવા અનન્ય નિષ્ઠા હોય શ્રીનાથજીની, માથું બીજે ક્યાંય નમે નહીં, એના બદલે કે ચાલો વાંધો નહીં, અમે બોલે છે તો આપણે કરીએ. સામે મહારાજ બાપા એ ઠાકોરજી પધરાવ્યા, બાજુમાં જ સ્વામીશ્રીનો સોફો હતો. આ મહેન્દ્રભાઈ સુખડે પોતાનો જાત અનુભવ પોતે કહે છે કે મારા હાથમાં આરતી એક દોઢ કડી માંડ થઈ હશે જય સદગુરુ સ્વામીની. હું ઠાકોરજીની આરતી ઉતારી રહ્યો હતો એ વખતે બાજુમાં મારી દ્રષ્ટિ ગઈ, બાજુમાં સોફામાં મને પ્રમુખ સ્વામી મહારાજ નહીં, સાક્ષાત શ્રીનાથજી મને દર્શન થયા, અને મારી આરતી આજે ઠાકોરજી આગળ હતી, હું વળી ગયો બાજુમાં, આખી આરતી મેં પ્રમુખ સ્વામી મહારાજની આરતી ઉતારી, મને પ્રમુખ સ્વામી દેખાયા જ નથી, મને શ્રીનાથજીના જ દર્શન થયા છે, મને હું ભાન ભૂલી ગયો ત્યાં. અને કેવા શ્રીનાથજી, જે કાર્તિકે પૂર્ણ મેં દર્શન કર્યા ને એ જ સ્વરૂપમાં મને દર્શન થયા. પછી તો મેં આરતી પૂરી થઈ ગઈ, 10 મિનિટ સુધી મેં પ્રમુખ સાહેબ સાથે વાર્તાલાપ પણ કર્યું. બીજા મને કહે છે, મને પછી લોકો પૂછવા મેં કે શું તારી વાત થઈ, મને કશું યાદ નથી, મને તો એટલું જ યાદ છે કે આખી આરતી 10 મિનિટ મેં શ્રીનાથજી સાથે મેં ગાળ્યા. આજ પર્યંત મને યાદ કશું જ નથી, એટલું મને યાદ છે શ્રીનાથજીના મને સાક્ષાત સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ થયા છે, હવે મને દેવના દેવ મળી ગયા પ્રમુખ સ્વામી મહારાજ, મારે બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી. એ મહેન્દ્રભાઈ સુખડિયા એવા ચુસ્ત આપણા સત્સંગી ત્યાં છે. ત્યાર પછી 84 સાલમાં જ્યારે પણ સ્વામીશ્રીની ત્યાં મહેસાણામાં જન્મજયંતિ થઈ, હરિભક્તોને સંતોનતારો પણ ત્યાં જ હતો, જે પહેલા ના પાડતા હતા એ પ્રમુખ સ્વામી એવા ચુસ્ત હરિભક્ત બની ગયા. આવા દેવના દેવના પણ કેટલાય દ્રષ્ટાંતો છે. એક સરદારજીનો પ્રસંગ છે, તો બહુ લાંબો છે, ટૂંકમાં આપણે કહી દઈએ. પંજાબમાં પોતે શંકરના ચુસ્ત ઉપાસક, અને રોજ સોમવારે અથવા તો શ્રાવણ માસમાં પોતે જેમનું જે દનણ દેરુ એક હતું ત્યાં એના ગામમાં, ત્યાં શિવલિંગ આંગણ પર અભિષેક કરે, ત્યાં નૈવેદ્ય ધરાવે, બિલીપત્ર ધરાવે. એમના અંતરમાં એક જ અભિલાષા કે મારે મોક્ષનું દ્વાર મારે ગોતવું છે. ભગવાન એકવાર એમને ખરેખર રાજી થયા, શંકર સાક્ષાત દર્શન દે છે એમને, સરદારજીને પોતે પંજાબમાં નેનારા કે તું માંગ, તને શું જોઈશ આજે તારા માટે ખરેખર રાજી થયું, શુદ્ધ ભાવથી મારી વર્ષોથી સેવા કરી રહ્યો છે, તું માંગ તારે શું જોઈશ. સરદારજી પોતે ખરેખર મુમુક્ષ હશે, કીધું કે મારે કશું જોઈતું નથી, બસ મારા આત્યંતિક કલ્યાણ કરે એવા મારા ગુરુ ગુરુનું ભેટો મને કરી આપો.
શંકર ભગવાન કહે છે કે આ સાક્ષાત ગુરુ સાક્ષાત કલ્યાણ આત્યંતિક કલ્યાણ તો મારા હાથમાં નથી, તું ગરડા જા, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ નામના એક સાધુ હશે. હવે પંજાબમાં નેનડો માણસ, એને ગરડા શું ખબર પડે કે ગુજરાતમાં કંઈક આ સ્થાન છે એ ખબર પડી. એ ફરતો ફરતો ફરતો ફરતો ફરતો એ સૌરાષ્ટ્રમાં આવે છે, ખબર પડે કે આ કાઠિયાવાડમાં છે, ગરડામાં આવે છે, ગરડા સીમમાં આવે છે, અને પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાં ભેટો થાય છે. વાત તો બહુ લાંબી છે, પણ પ્રમુખ સ્વામી મહારાજનામાં એમને શંકર ભગવાનના દર્શન ફરી થયા, પ્રતીતિ થઈ કે આ જ મારો મોક્ષનું દ્વાર છે. અને પછી આજીવન વર્ષો સુધી ગરડામાં પોતે રહ્યા, એક આજીવન સેવક તરીકે ત્યાં બહાર પર સુતા હતા. જૂના સંતો કે જમીનમાં દર્શન કરેલા, અને એવી રીતે એક આજીવન સેવક તરીકે ત્યાં રહ્યા. 84-85 સાલમાં જ પોતે ધામમાં ગયા, પણ છેદ સુધી પ્રમુખ સ્વામીની પાકી નિષ્ઠા થઈ ગઈ, પ્રતીતિ કે આ મારો મોક્ષનું દ્વાર છે. શંકર ભગવાન કયો, શ્રીનાથજી કયો, કે કોઈ ચામુંડ માતા કહો, દરેકે દરેક જે સાચા મુમુક્ષુ છે અહીંયા આવે જ છે. કોઈ પણ જે સાચા મુમુક્ષુ હોય એને પ્રમુખ સ્વામી મહારાજને ભેટો થયા વગર રહેવાતું જ નથી. આપણા માટે દેવના દેવ છે. બીજી રીતે દેવના આપણે અર્થ સમજીએ, દેવતા આપણે સાક્ષાત દેવતા આવતા આપણે સમજીએ, પણ આ તો થોડો કંઈક છાસ વર્ષ અનુભવ થતો હોય એવા સાચા મુમુક્ષુ પણ ક્યાં છે કે પોતાના દેવના રીતે પોતે ઉપાસના કરતા હોય. પણ જુદી રીતે આપણે દેવ સમજીએ, હવે દેવ એટલે જેમાં દૈવત હોય, જેમાં શક્તિ હોય, જેમાં વિશેષ કંઈક આવડત હોય. આ લોકના દેવતા આપણા માટે કોણ કહેવાય, જે બહુ જ બુદ્ધિશાળી હોય, આ લોકમાં જે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય. એ દેવતાઓ પણ જ્યારે સ્વામીશ્રીના યોગમાં આવે છે, એ લોકો પણ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં અમને સાક્ષાત્કાર ભગવાનની અનુભૂતિ થાય છે. એક શ્રીકાંત જીચકર નામના બહુ જ મોટા એક હસ્તી સ્વામીશ્રીના યોગમાં આવ્યા, એમનો પહેલા આપણે પરિચય મેળવીએ. આ શ્રીકાંત જીચકર પોતે કોણ છે, એ મહારાષ્ટ્રના એક વખતના જનરલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન થઈ ગયા. એ જ સાથે પોતે કેટલી બધી પોસ્ટ બજાવતા હતા, જનરલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન, માહિતી અને જનસંપર્કના ખાતાના પણ પ્રધાન, ઉર્જા ખાતાના પ્રધાન, નાણા ખાતાના પ્રધાન અને પ્રોટોકોલ ખાતાના પ્રધાન, એક સાથે આટલા બધા જ ખાતા પોતે સંભાળતા હતા, 5 ખાતા. અને પોતા પાસે પોતાના નામે 20 ડિગ્રી, કેવી કેવી ડિગ્રી, પાછી પોતે MBBS થયેલા, MBBS કરતા પણ પોતે MD થયેલા, પોતે DDM થયેલા, MBA થયેલા, બેચલર ઓફ જર્નલિઝમ પોતે થયેલા, LLM થયેલા, ઇન્ટરનેશનલ લો માં LLM, પછી MA પોલિટિક્સમાં અને એડમિનિસ્ટ્રેશનમાં MA થયેલા, સોશિયોલોજીમાં MA, સંસ્કૃતમાં MA, ઇકોનોમિક્સમાં MA અને હિસ્ટ્રીમાં MA, પછી પોતે તો એક્સ IPS ઓફિસર થયા, IAS ઓફિસર પણ થયા, PhD થયા, ડીલીટ થયા, સંસ્કૃતમાં ડીલીટ થયા. આવા તો કેટલી બધી ડિગ્રી એમને, 20 ડિગ્રી એમને પ્રાપ્ત કરી છે. માત્ર 32 વર્ષની ઉંમરે પોતે સ્વામીશ્રીનો પહેલો એમનો સંપર્ક થાય છે બોમ્બેમાં. એ વખતે સંપર્ક થયો, બીજી વાર એમને 97માં સંપર્ક થયો. અને પાછા ખાલી વિદ્વાન છે તું જ નહીં, પોતે સંસ્કારી છે. પોતે સવાર સાંજ એમના ઘરમાં સવારે 1 કલાક અને સાંજે 1.25 કલાક દેશમાં હોય કે પરદેશમાં પોતે નિયમિતપણે અગ્નિકુંડમાં પોતે આહુતિ આપી રહ્યા છે. સંસ્કારી છે, વેદ સુધી પહોંચેલા છે, આ આપણી વૈદિક પરંપરામાં પોતે જાણકાર છે. પોતે અગ્નિમાં અગ્નિકુંડમાં પોતે આહુતિ આપી રહ્યા છે, બુદ્ધિશાળી માણસ છે. 86માં સ્વામીનો સંપર્ક થયો, 97માં ફરી સ્વામીનો સંપર્ક થયો નાગપુરમાં. એ વખતે સ્વામીશ્રી રોકાણ 5 દિવસનું હતું નાગપુરમાં. 5મા દિવસે પોતે જયારે સભાને સંબોધે છે, પોતે શું બોલે છે સાંભળજો, શબ્દ શું આપણે બોલીએ છીએ. એ કહે છે કે આજ મારા સૌભાગ્ય કે દિન હે કે ગત 4 દિનો કે ઇતને બડે અવતાર પુરુષ હમારે બીચ ઉપસ્થિત હે. અવતાર પુરુષ પોતે સંબોધે છે. પછી આગળ કહે છે, સ્વામીજી કો મેં લિવિંગ ગોડ કહેતા હું, લિવિંગ ગોડ, સાક્ષાત જીવંત સ્વરૂપમાં પોતે ભગવાન છે, હાલતા ચાલતા ભગવાન છે. જિનકો સ્વામીજી કે આશીર્વાદ દિયા હે ઉન સબકો એસા હી લગા હે કે વે અવતાર પુરુષ છે, સાક્ષાત બ્રહ્મ કે મિલે હે. જાણે સાક્ષાત ભગવાનનો જ્યારે આપણે મેળાપ થયો હોય એવો અનુભવ હર કોઈને થાય છે જેને પ્રમુખ સાહેબ મારના આવા આશીર્વાદ પ્રાપ્ત થયા હોય. લિવિંગ ગોડ કેનારે કોણ, 20 ડિગ્રી જેને પ્રાપ્ત થયો હોય, આવા મોટો હોદ્દેદાર હોય, પોતે સંસ્કારી હોય, પોતે આવી રીતે વૈદિક કર્મ કરી બતાવતા હોય, એવા માણસને પણ સ્વામીશ્રી કેવા લાગે છે, લિવિંગ ગોડ લાગે છે. આ એમના સદસ્ય
એમના પ્રવચનના અવતરણો છે. આવા તો કેટલાય મોટા મોટા આ લોકના હસ્તીઓ સ્વામીશ્રી પાસે આવે છે અને સ્વામીશ્રીને આગળ એમની પોતાની જે અનુભૂતિ એ પોતે વ્યક્ત કરે છે. આવા તો આ લોકના માણસો પણ કેટલાય છે, એનો તો આમ આખું લિસ્ટ છે. છેવટે આ તો આ લોકના માણસો છે ને, સંસારી માણસો. એવું નહીં, સંત મહાત્માઓ પણ સ્વામીશ્રી પાસે આવીને પોતાની કેવી અરમીઓ ઠાલવે છે, જેના પોતે મોટા મોટા મંડળો ચાલે છે, મોટા મોટા મઠો છે, મઠાધિપતિઓ હજારોની સંખ્યામાં દેશ વિદેશમાં જેને પોતાના અનુયાયીઓ છે, પોતે મોટા મોટા પ્રવચનકાર છે, એવા પુરુષો સ્વામીશ્રી માટે કેવી ભાવના વ્યક્ત કરે છે. આમાં પણ એનો તો આખું મોટું લિસ્ટ છે. ખાલી એક જ આપણે નમૂના રૂપ આપણે લઈએ, ચિદાનંદ સ્વામીજી. જ્યારે સ્વામીશ્રી મોટો સંઘ લઈને 87 સાલમાં એમના આશ્રમમાં પધારે, એમના આમંત્રણથી સંતો ત્યાં જાય છે, સ્વામીજી જાય છે. એમની એમના પોતાના જ આશ્રમમાં બહારનું કંઈ ફંક્શન નથી, ત્યાં કોઈ ટીવી કેમેરા નથી, કોઈ રિપોર્ટર નથી, સારું લગાવવા માટે નથી કહેતા, પોતે પોતાના જ આશ્રમમાં પોતાના જ સદગુરુ જેવા શિષ્ય સમુદાયની વચ્ચે સ્વામીશ્રી આગળ કેવું સંબોધન કરે છે. સ્વામીશ્રીની કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ સચ દેટ ઇન હિઝ પ્રેઝન્સ રિસાઇડ ઓલ ધ હોલી રિવર્સ, ધ ગંગા, ધ યમુના, ધ સરસ્વતી, ઓલ ધ પિલગ્રિમ પ્લેસીસ, બદ્રીનાથ, કેદારનાથ. ઇન સીઈંગ સેન્ટ્સ લાઈક હિમ વન હેઝ સીન ધ લોર્ડ. કે આજે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, આજે એમની સાનિધ્યમાં બધી જ પવિત્ર નદીઓનો આપણે અનુભવ થાય છે, ગંગા, યમુના, સરસ્વતી, દરેક દરેક તીર્થસ્થાનો, બદ્રીનાથ, કેદારનાથ. આજે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા એ ભગવાન જોયા બરાબર થાય છે. પછી પોતે શું

કે અમને લોકો ભગવાન સ્વરૂપ તરીકે પૂજે છે, શું કરીએ, અમારા હાથની વાત નથી. પણ જો હું સામાન્ય સત્સંગી હરિભક્ત હોત તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્રમુખ સ્વામી મહારાજનો સાધુ હરિભક્ત થઈ ગયો હોત. આવા તો કેટકેટલા મોટા ધર્માચાર્ય પણ બોલ્યા છે, આવા તો એમનો એક અનુભવ છે. આ સિવાય પણ દેશના પરદેશના કેટલાય બધા, કેટલાક તો નાસ્તિકો, કેટલો કોઈને ક્યારે અનુભવ, પરદેશના માણસ એ લોકો શું અનુભવ, એ લોકોને ટ્રેડિશનમાં નથી કે ભગવાન આ પૃથ્વી પર આવે, અવતારણ ધારણ કરે, મનુષ્ય સ્વરૂપમાં આવે, એ કોઈક સંત દ્વારા પ્રગટ હોય. પણ એવા માણસો પણ, એનો તો આખું લિસ્ટ છે, આપણે એને તો ખાલી સ્મરણ કરીએ છીએ. પણ એક ખાલી નમૂના રૂપે એક પરદેશનો પણ દાખલો આપણે લઈ લઈએ. ઘણીવાર સંતનો ઉલ્લેખ કરતા હોય છે, 85 સાલમાં જ્યારે CFI નો ઉત્સવ થયો લંડનમાં, ત્યારે એક ડેવિસ નામના એક વિદેશી આ મુલાકાત માટે આવે છે. પોતે નાસ્તિક, સંતોના સંપર્કમાં આવે છે અને કહે છે કે જો હું તો નાસ્તિક છું પણ તમારા ઇન્ડિયાના આ સંસ્કૃતિ વિશે મને ખૂબ ભાવ થયો છે. તો સંતે કહે છે કે જેને આ આખું આ નગર ઊભું કર્યું છે તમારે દર્શન નથી કરવા, કે જો હું હું ભગવાન માનતો નથી, હું ભગવાન નથી નમતો, તો તમારા ગુરુને ક્યાંથી નમું, કે તમે નમવાની જરૂર નથી, પણ તમારે આભાર તો વ્યક્ત કરો, તમારે તો બ્રિટિશ સંસ્કૃતિ, થેન્ક યુ તો કેવું છે, કે ચાલો તમને અમારા ગુરુ પાસે લઈ જાય. સ્વામીજી પાસે લઈ જાય છે, મુલાકાત થાય છે, જે પણ કંઈ 2-5-10 મિનિટ વાત થાય છે. પાછો આવે છે ડેવિસ અને કહે છે કે જો હું નાસ્તિક જ છું, હું ભગવાનને માનતો નથી, પણ મને એટલો તો અનુભવ થાય છે કે જો કદાચ કોઈક ભગવાન હોય અને એ ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું હોય તો તમારા ગુરુ સિવાય બીજું કોઈ પવિત્ર પાત્ર મને નહીં મળે. એક વિદેશી વિદેર્મી નાસ્તિક માણસને પણ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. અને આ તો હજી આખરે આલોકના માણસો થયા ને, એ લોકોને શું ખબર પડે. મહારાજે વાત કરી કે મારું પ્રમાણ તો આ લલ્લુબાદર ને બેચણ મંકી ક્યાં કરી શકે, મારું પ્રમાણ તો શુકદેવજી, પરીક્ષિત એવા મોટા મોટા ઋષિ મહાત્મા કરી શકે, એમ પ્રમુખ સ્વામીનું પ્રમાણ આ લોકના કોઈક મોટો અમલદાર હોય, કોઈક મિનિસ્ટર હોય, અથવા ઈવન કોઈ ધર્મગુરુ હોય, એ લોકો શું કરી શકે. આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રમાણ કોણ કરે. દેવ જેવા તો આ સદગુરુ સંતો છે આપણા, જે ભગવાનની જેમ પૂજાય છે. આપણા સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજને આગળ હાથ જોડીને ઊભા છે, જેને આગળ, જે સદગુરુ આગળ અમે સંતો અમે દંડવત કરીએ છીએ, જે સદગુરુ સંતોને એમના આશીર્વાદ અમે લઈએ છીએ, જે સદગુરુ સંતોને હાથે અમે પ્રસાદી પણ લઈએ છીએ. અને આખું જે દિવ્ય વાતાવરણ હોય છે ને, અદભુત વાતાવરણ હોય છે. એક બાજુ સ્ટેજ ઉપર સ્વામીશ્રી હોય, આજુબાજુ બધા સદગુરુ સંતો હોય, તમે જો છો જન્મજયંતિનો સ્ટેજ હોય, પ્રમુખ સાહેબ મહારાજ રાધાજી રાજ લાગે, આખું ભવ્ય આલિશાન, આખો મહેલ હોય, મહેલ જેવો સ્ટેજ હોય, ને આજુબાજુ બધા સદગુરુ સંતો, ડોક્ટર સ્વામી, ડોક્ટર સ્વામી, મહાન સ્વામી, બાલમુકન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, વેગસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, એ સંતો જયારે ઉભા હોય, આમ બેઠા હોય, કેવા લાગે. ત્યાગ સ્વામી જોયા તમે, ત્યાગ સ્વામી છેડ છેડે બેઠા હોય ને, આમ આખા આમ ફરી જાય. સભાને તો ગણકારતા જ નથી, પ્રમુખ સાહેબ મારા દર્શન મારે કરવા છે. કેવા જોડાઈ ગયા છે સંતો. 1998 સાલમાં જયારે ત્યાં વિદ્યાનગરમાં સભા સંત શિબિર થઈ, એ વખતે ઈશ્વરચરણ સ્વામી આમ વાતોમાં બોલી ગયા હતા. એ વખતે ડોક્ટર સ્વામી માન સ્વામી ઉપર હતા સંતો, સદગુરુ સંતો, સદગુરુ સંતો અમને સંતોને સંબોધન કરે, સંત શિબિરમાં અમને કોણ વાત કરે, જ્યારે અમે હજારો સંતોને હરિભક્તને વાત કરતા હોય રાત દિવસ, અમને કોણ ઉપદેશ આપે. આ સદગુરુ સંતો અમે એમને માનીએ છીએ, અમને કોણ કહી શકે. પણ આજે 500-700 સંતો સ્વામી આ સદગુરુ સંતો આગળ હાથ જોડીને ઉભા છે કે ના, આ સંતો કંઈક જુદા છે, અમારા કરતા કંઈક વિશેષ, કંઈક સાધના કરી છે, પ્રમુખ સ્વામી રાજીપો પ્રાપ્ત કરી, કંઈક સ્થિતિને પામ્યા છે. એ સદગુરુ સંતો ડોક્ટર સ્વામી, મહાન સ્વામી અમને આમ આધ્યાત્મિકતાને ઉચ્ચ શિખરે પહોંચાડવા માટે માર્ગદર્શન આપે, સચોટ માર્ગદર્શન આપતા હોય અને બે ધડક વાત કરતા હોય, ઠપકારીને પણ વાત કરતા હોય, અમે સ્વીકારીએ. કેવા સદગુરુ હશે. એ સદગુરુ જયારે આગળ બેઠા હોય, ઈશ્વરચંદ સ્વામી વાત કરી કે આ સભા તો જો એકદમ કેફમાં આવે કે ઈશ્વરચંદ સ્વામી, આવી સભા ક્યાંક દુનિયામાં હોઈ શકે. પ્રમુખ સાહેબ મને એકવાર એક બાજુ મૂકી દો ખાલી, પ્રમુખ સાહેબ તો છે જ આપણા માટે સ્વરૂપરી ભગવાન અખંડધારક સંત, પણ આ 5 સદગુરુ ઉપર બેઠા છે સિંહ જેવા લાગે, સિંહ જેવા લાગે. અને આમ સામે 500 એવા પ્રામાણિકપણે આધ્યાત્મિક સાધના કરનારા પુરુષો એક સાથે તમને ક્યાં જોવા મળે છે. સ્ત્રીધનના પોતે ત્યાગી છે, એ અષ્ટાંગ બ્રહ્મચારી પોતે સિદ્ધ કરવા માટે પ્રામાણિકપણે મથી રહ્યા છે, પોતાના જીવનમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે પોતે મથી રહ્યા છે, આવા એક ગુરુનિષ્ઠ સમાજ તમને ક્યાં જોવા મળશે. જો આ આખો આ દિવ્ય સમાજ છે, એ સદગુરુ સંતોને જે અમે પૂજીએ છે, એ સિંહ જેવા સંતો, જે ભગવાન આપણા માટે દેવ તો એ જ છે, એ દેવ

0: દેવ માને છે? પ્રમુખ સ્વામી મહારાજને. પ્રમુખ સ્વામી મહારાજને આ એક એક સત્પુરુષ, એક એક સદગુરુ કેવી રીતે જોડાયેલા છે? પેલા તો એ જ વિચારો, આ પાંચ જે પણ કે આપણે સદગુરુ ગણીએ છીએ એ યોગીજી માટે સાધુ થયા હતા. યોગીજી મહારાજને લોકો અંગત રીતે લોકો જીવન જોયું છે. જે પુરુષે, જે માણસે યોગીજી માનું જીવન જોયું હોય, યોગીજી માની સાધુતા જોઈ હોય, એને દુનિયા માત્ર ભાર ઉતરી જાય. એક બાજુ યોગીજી માની સાધુતા મૂકો અને દુનિયા માત્ર બધા મહાત્મા એક બાજુ મૂકે, એની આવડત જો, એની કલા કૌશલ્ય જો, એને વક્તૃત્વ જો, એનો ચમત્કાર જો, ઐશ્વર્ય બધું જ એક બાજુ મૂકી દો, યોગીજી માની સાધુતા આગળ કઈ કિંમત નહીં. એવા પ્રેમમાં પાગલ લોકો થઈ ગયા છે, પોતાનું જીવન સમર્પિત કરી જીવ સોંપી દીધો છે. યોગીજી મહારાજના આધારે લોકો પોતાનું કલ્યાણ માનેલું, એ સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજમાં કેવી રીતે જોડાયેલા છે? જે તમે જીવ સોંપો, હૃદયની વાત નથી, હા, હૃદય નહીં, જીવ, એના આધારે મારું કલ્યાણ છે એવું લોકોએ માન્યું છે દ્રઢપણે, મારું મોક્ષનું દ્વાર યોગીજી મહારાજ છે, એ સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાઈ શકે? ક્યારે જોડાઈ શકે? જ્યારે મનાયું હોય કે આજ આપણા માટે મોક્ષનું દ્વાર એ જ યોગીજી મહારાજ અમારા માટે છે. પેલા આપણે એક પ્રસંગ કીધેલો, આમ તો ક્રમમાં પેલા સંત સ્વામી આવવા જોઈએ, પણ વચ્ચે કહી દઉં છું, વિવેક સાગર સ્વામી જયારે 1998 પેલો પ્રસંગ આપણે કીધેલો, વેસ્ટ ચેસ્ટામાં સ્વામીજી હતા અને 15-20 દિવસ માટે વિવેક સાગર સ્વામી પોતે શિકાગો ગયા હતા. એ વખતે શિકાગો શિખવટ મંદિરનો શિલાન્યાસ વિધિ ત્યાં હતો. બાપા તો બીમાર હતા, બાયપાસ ઓપરેશન કરાવેલું, એટલે શિલાનું પૂજન તો બાપાએ ત્યાં વેસ્ટ ચેસ્ટામાં કર્યું, ન્યુયોર્કમાં. એ પૂજા પછી એ શિલા વિવેક સાગર સ્વામી હસ્તે ત્યાં પધરામાં આવેલી. 15-20 દિવસના વિચરણ પછી વિવેક સાગર સ્વામી પાછા વેસ્ટેસ્ટર આવે છે. સાંજનો સમય છે, સ્વામીજી પોતે આરામ ખુરશીમાં વિરાજમાન છે, પગ લાંબા છે, આજુબાજુ બધા ઓશિકા છે, સંતો બધા ઘણા ગાંઠા બધા સંતો છે, ત્યાં ગોષ્ઠી ચાલી રહી છે, બાપાને ચણાવીને લાંબા કરીને બેઠા છે. પોતે વિવેક સાગર સ્વામી આવે છે અને કોણ જાણે કેમ એવી બધી આમ પ્રેમની ઉલટ આવી ગઈ, ઉભરો આવી ગયો, ત્યાં દોડીને છાતીમાંથી એ ગાતુરી ખસેડી અને સ્વામી બાપાને ચણાવીને જે છાતીમાં લઈ લે છે, ચાંપી દે છે. બાપા એકદમ આમ, બાપાને ખબર ના પડી કે આ શું થઈ ગયું, એકદમ આવી ગયા અચાનક. બાપા એકદમ ગડગડા થઈ ગયા કે આવો આવો, પોતે ચણાવીને ખેંચી દીધા, આવો મોટા સદગુરુ સંત આપણે કહી દે છાતીમાં ચણાવીને આપે. પછી વિવેક સાગર હસતા હસતા કહી દે કે મહારાજ આવી રીતે ચણાવીને આપતા હશે ને? બાપા એક હસતા કહી દે કે હા આવી રીતે જ. પ્રસંગ આટલો જ છે. પણ વિવેક સાગર સ્વામી કોણ છે? ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એમનો બુદ્ધિનો કોને પરિચય નથી? એમના જે પ્રવચન આપણે જાણીએ છીએ કેવા બુદ્ધિના ખા કહેવાય. બીજા બધા આમ પ્રવચનકાર પણ ફિક્કા લાગે વિવેક સાગર સ્વામીના મેટર આગળ તો, પણ કેવા પ્રવચનકાર નથી, સાધુ છે. 30 વર્ષથી પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફરનારા છે. 30 વર્ષ એક ને એક વ્યક્તિ સાથે તમે એનું સંપૂર્ણ જીવન જોયું. ખાનગીમાં પણ પોતે વિવેક સાગર સ્વામી હોય, અથથી ઇતિ સ્વામીશ્રીનું નક્ષિકા પર બધું જીવન એમને ચારિત્ર અમને જોયું છે. 30 વર્ષ પછી પણ એક વ્યક્તિ આવી હદ સુધી પોતે જોડાઈ શકે એક સત્પુરુષ સાથે, કેટલો પ્રેમ હશે! આ પ્રેમ છે, આ ભક્તિ છે, ગુરુ ભક્તિ. જે પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, યોગીજી માજ માટે સાધુ થયેલા, એ 30 વર્ષથી પ્રમુખ સાહેબના ગુણગાન ગાય છે. કેવા ગુણગાન ગાય છે! લોકો તો આમ થઈ જાય, ઘણા મોટા ધર્મો કે છે, ધર્મગુરુઓ કે છે, વિવેક સાગર સ્વામી જેવા મને ખાલી બે સાધુ આપો ને, બે સાધુ, 500-700 સાધુ નથી જોતા મને, વિવેક સાગર સ્વામી જેવા મને બે સાધુ આપો પછી જો મારું કામ કેવું થાય છે. ક્યાંથી મળે પણ એવા ગુરુ હોય તો એવા શિષ્ય મળે ને. ગુરુ ભક્તિ ક્યારે થાય? એવા ગુરુ સામે હોય ત્યારે. વિવેક સાગર સ્વામીને પૂછવામાં આવ્યું, અમે ત્યાં સારંગપુરમાં વાડીમાં એક સંત સભા હતી, વિવેક સાગર સ્વામી સાથે પ્રશ્નોત્તરી થતી હતી. વિવેક સાગરે બે પ્રશ્ન પૂછ્યા, મને બહુ યાદ રહી ગયા. પહેલા એક પ્રશ્ન એવો પૂછ્યો કે તમે 25 વર્ષ બાપા સાથે ફરો છો, છતાં પણ એકલા જ ઉત્સવ વોકિંગમાં આવી જાઓ, પૂજામાં આવી જાઓ, અમે દર્શન કરવા માટે હાજર થઈ જાઓ છો, બાપા જમતા હોય, મુંડન કરતા હોય, વાતો કરતા હોય, એટલા જ હાજર, શું કામ? તમે તો રાત દિવસ તમે સાથે જ ફરો છો, જ્યાં અમે ના હોય છે તમે ત્યાં પહોંચી શકો છો. તો આવા જનરલમાં પછી જાહેરમાં જે લાભ મળવાના પણ મને, તો બાપાને રૂમમાં દર્શન કરી લઈશ, એવું નહીં, જાહેરમાં પણ હાજર ને હાજર. વિવેક સાગર સ્વામી કે કેટલું મનાયું છે કે ક્યારેક એક એવી લટ, એવી સ્મૃતિ બાપા આપી દે, બસ એમાંથી જિંદગી પાર પડી જશો અમે. એક લટકું, એક દ્રષ્ટિ, એક સ્માઈલ, એનાથી અમે જીવન પાર પાડમી જશું. વિવેક સાગર સાંઈ બોલે છે કે એ દ્રષ્ટિ ક્યારે મળી જાય, એ સ્માઈલ ક્યારે મળી જાય, કંઈ કહેવાય નહીં, એટલે હાજર જ રહેવું પડે ને. પછી કહે છે, પછી પૂછે છે પ્રશ્ન સંત, કે તમે આટલા જોરશોરથી પ્રમુખ સાંઈ મહારાજ આમ કૂદી કૂદીને તમે મહિમા કેવો છો, કેવા આમ વિચારથી તમે શું આપી દીધું પ્રમુખ સાંઈ મહારાજે? વિવેક સાગર સાંઈ એટલું જ કહે છે, મને એટલું મનાયું છે કે જીવનો મોક્ષ એ સાચા સત્પુરુષ થકી જ છે અને એ સાચા સત્પુરુષ પ્રમુખ સાંઈ મહારાજ. મને જીવમાં દ્રઢ સમજાઈ ગયું છે એટલા માટે મહિમા કહેવાય છે. કેવો મહિમા કહે છે પ્રમુખ સાંઈ મહારાજનો! હે, પ્રમુખ સાંઈ મહારાજ ઝીલી શકે એમની હાજરીમાં આવા સદગુરુ સંતો મહિમા જે ગાય છે? પ્રમુખ સાંઈ મહારાજ ઝીલી શકે ને એવા એમના જ ગુણગાન આવા ગાઈ શકાય એવા સદગુરુ સંતો છે? આ વેગ સાગર સામે વાત કરીએ આપણે, સંત સામે વાત આપણે કરી લઈએ, સંત સ્વામીનું સ્મરણ આપણે કરીએ. સંત સ્વામીએ એકવાર એક પ્રવચનમાં એવું બોલેલા, શબ્દશાનું અવતરણ છે, પોતે બોલે છે, ચાર વેદ, ઉપનિષદ, મહાભારત, ગીતા, ભાગવત, કુરાન, બાઇબલ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રો વાંચીને, એક એક શબ્દ વિચારજો, વાંચીને, વિચારીને, સમજીને, આપણે તો આપણે એ જ સમજવાનું છે કે પૂર્વે જે જે રામકૃષ્ણાદિક અવતારો થયા, ઈસુ ખ્રિસ્ત થયા, મોહમ્મદ પૈગંબર થયા, એવા જે પણ કઈ અવતાર પ્રગટ્યા છે તે સર્વે તથા સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ગુણાત્યાન સ્વામી ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગીજીમાં, એ સર્વે આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણે સાક્ષાત પ્રગટ મળ્યા છે. આ સંત સ્વામી જે કહે છે કે મેં શાસ્ત્રી મહારાજના જ વખતમાં મારી સિદ્ધિ એકાંતિક ધર્મ સિદ્ધ કરી લીધો છે, શાસ્ત્રી મહારાજના વખતના પોતે સિદ્ધ પુરુષ છે, યોગીજીમાં પણ સાથે રહ્યા છે, એ પોતે આગળ કહે છે, પ્રમુખ સ્વામી મહારાજ એ ગુણાતીત છે, દિવ્ય મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ છે, ધામની મૂર્તિ છે, એમાં એ સાકરનું નાળિયેર છે, તેમાં દેહભાવ નથી, ત્યાગ ભાગ નથી, તેમાં સક્ષ તેમાં માયિક ભાવ નથી, એમાં દિવ્ય ભાવ દ્રઢ કરીને તાદ્યજકપણાની નિષ્ઠા આપણે દ્રઢ કરવાની છે. છેલ્લે તેવું કહે છે, ગુણાતીત સ્વામી એ આપણા માટે ક્યાં પરોક્ષ, એ પરોક્ષ નથી, પ્રમુખ સાહેબ જ બેઠા છે ને, અક્ષરધામના પુરુષ છે, એ અહીં આવ્યા છે, તેની આંગળી પકડીને પકડી લેવાની છે તો વગર દાખલે અક્ષરધામમાં જ બેઠા છે, છૂટી ગયા તો ડબ્બો રખડી પડશે, માટે આ સત્પુરુષ સાથે આંકડો બરાબર ભેરવી દેવો તો છેલ્લો જન્મ. સત્પુરુષ થકી જેને સિદ્ધિ કરી છે, સ્થિતિ પામી શક્યા છે, એ આપણે બતાવે છે સત્પુરુષ સાથે તમે જોડાણ કરી લો એના થકી તમારું કલ્યાણ છેલ્લો જન્મ. આ સંસાઈ બતાવે છે કે આવી રીતે તમારે તમારું જીવનું કલ્યાણ કરો. આ દેવ, દેવના દેવ એ સત્પુરુષ આપણે બતાવે છે. કોઠારી સ્વામીની વાત આપણે કરીએ, બ્રહ્મોપનિષદમાં પોતાનો પ્રસંગ પોતે ટાંકે છે. પેલા તો એવું કહે છે, યોગીજીમાના સંપર્કમાં આવ્યા, એમને એવું થઈ ગયું હતું કે યોગીજીમાં જે યુવાનોને આકર્ષી શકે છે, દિલ જીતી લઈ શકે છે, આ કાર્ય આખા બ્રહ્માંડમાં યોગીજીમાં સિવાય કોઈ ના કરી શકે. એમણે દ્રઢપણે લખ્યું છે બ્રહ્મોપનિષદમાં કે જે કાર્ય યોગીજીમાં જે કર્યું છે એ કાર્ય આ બ્રહ્માંડમાં બીજું કોઈ ના કરી શકે. પ્રમુખ સાહેબ મારા યોગમાં આવ્યા, યોગીજીમાં ધામમાં ગયા, પણ ધીમે ધીમે જેમ પ્રમુખ સાહેબ મહારાજ પ્રૌઢ પ્રતાપ બતાવ્યો અને જે ધીમે ધીમે પછી આફ્રિકાનું વિચરણ થયું, લંડનનું વિચરણ થયું, દેશ પરદેશથી ભણેલા ગણેલા યુવાનો જે થયા, કોઠારી સ્વામી કહે છે કે ત્યારે થયું કે યોગીજી મહારાજ કરતા પણ સવાયું કામ પ્રમુખ સાહેબ મહારાજે કરી બતાવ્યું છે. પછી પોતે એવું એક પ્રસંગ એમનો ટાંકે છે, એ પોતે એવું કહે છે કે સ્વરૂપમાં ફેર લાગે છે પણ સ્વરૂપી તો એક જ છે. આપણે યોગીજી મહારાજનું જે ખોખું અને પ્રમુખ સ્વામીનું ખોખું જુદું લખાય છે પણ અંતરમાં તો પ્રમુખ મહારાજ જ પોતે કામ કરી રહ્યા છે એ મારી દ્રઢ પ્રતીતિનો અનુભવ છે. એ પોતે લખે છે, પ્રમુખ સ્વામી મહારાજમાં રહીને મહારાજ જ કામ કરે છે એ મારી દ્રઢ પ્રતીતિ છે. આ લેખિતમાં કોઠારી સ્વામી પોતે લખે છે. પછી તો પોતાનો પ્રસંગ એવો ટાંકે છે કે 74 સાલમાં જ્યારે યોગીજી માટે આજ્ઞાથી એમને PhD શરૂ કરેલી, એ મહાનિબંધ પોતે સ્વામીશ્રીના હયાતીમાં જ પૂર્ણ થયો, યોગી જયંતિ વખતે પોતે ગોંડલ આવે છે અને ત્યાં અક્ષદેવીમાં પોતે પોતાનો મહાનિબંધ પોતે ધરવાના છે, પ્રમુખ સાહેબના આશીર્વાદ લેવા માટે આવે છે. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ શાસ્ત્રી મહારાજના પ્રસાદીના ખંડમાં ઓરડામાં ત્યાં પ્રદક્ષિણા કરવા માટે આવે છે. એ વખતે કોઠારી સ્વામીથી રહેવાતું નથી, પોતે કહે છે કે સ્વામી યોગીજીમાં જ અમને કોલ આપેલો કે તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશું, યોગીજીમાં તો ધામમાં જતા રહ્યા, એ કોણનું શું? એ વખતે પ્રમુખ સાંઈ મહારાજે ત્યાં પલંગ ઉપરથી શાસ્ત્રીમાં પ્રસાદ પલંગમાંથી ગુલાબ લીધું અને કોઠારી સ્વામીના હાથમાં મૂક્યું અને કીધું, એકદમ દ્રઢતાપૂર્વક કીધું કે યોગીજીમાંનો કોલ અમે પૂરો કરશું. એ પ્રસંગ કોઠારી સ્વામી ટાંકીને કહે છે કે એ બળથી કે અમારું આત્યંતિક કલ્યાણ પ્રમુખ સાહેબ મહારાજ કરશે, એ બળથી આજે સત્સંગમાં સેવા નિષ્ઠાથી સત્સંગ સેવા થઈ શકે છે, ધર્મ નિયમમાં રહીને ભક્તિ કરી શકાય છે, આજે અંતરમાં શાંતિ વર્તે છે. હવે કોણ લખી શકે, કોણ કહી શકે? પ્રતિતિ થઈ ગઈ કે મારું કલ્યાણ કરનારા પ્રમુખ સાહેબ મહારાજ સાક્ષાત છે, એ યોગીજમાંનો કોલ એ પ્રમુખ સાહેબ મહારાજ પૂરો કરશે, એમને પ્રતિતિ થઈ. ત્યાગવલ્લભ સ્વામી એ પણ એવું જ લખે છે કે જ્યારે પોતે યોગીજમાંના સંપર્કમાં આવ્યા, પહેલા તો આફ્રિકામાં રહેતા હતા, પ્રમુખ સાહેબ મહારાજનો તો બહુ જ આછો સંપર્ક, યોગીજમાં ત્યાં પરદેશ આવ્યા તો યોગીજ બા સાથે જ ફરવાનું, વેકેશનમાં પણ યોગીજમાં સાથે ફરવાનું. દીક્ષા લીધી, મુંબઈમાં સેવામાં પણ જોડાયા. પ્રમુખ સાહેબ તો માન થોડા દિવસ માટે આવી વ્યવહારમાં હોય નીકળી જાય. પ્રમુખ સાહેબના સંપર્કમાં બહુ જ ઓછા પોતે આવ્યા છે, પણ જ્યારે તમે પ્રસંગો લખે છે, સમય નથી એના માટે તો, પણ ત્યાં ગુલા સાહેબ પોતે લખે છે કે જેમ જેમ પ્રમુખ સાહેબના જીવનમાં નજીક આપણે આવતા ગયા, એવો જ અનુભવ થયો કે જાણે યોગીજીમાં જે સાક્ષાત અમને ફરી મળ્યા છે. છેલ્લે પોતે કેવું કહે છે કે પ્રતીતિ થતા મને અંતરમાં ખૂબ આનંદ વર્તે છે, ખૂબ ખૂબ આનંદ વર્તે છે, અને એટલી બધી તૃપ્તિ થઈ ગઈ છે કે સ્વામીશ્રી મને લાયકાત કરતા, મારા દાખલા કરતા મને ગજા ઉપરાંત આપી દીધું છે, મારે હવે કશી જરૂર નથી પડતી. પ્રમુખ સ્વામી મહારાજમાં જાણે સંપૂર્ણ ભાવ થઈ ગયો હોય એ પોતે મને તૃપ્તિ થઈ ગઈ, આવું કોણ કહે છે? ખૂબ ખૂબ આનંદ વર્તે છે. ત્યાગવલ્લભ સ્વામીને આપણે સ્થિતિ જોઈ છે, પ્રમુખ સ્વામી મહારાજ આનંદ પ્રમાણ આપે છે. કોઠારી સ્વામી માટે ત્યાગ સ્વામી 100% સોનું છે, 100% સોનું સોનું સાધુતાની મૂર્તિ. આવા બધા જે પ્રમાણો પ્રમુખ સ્વામી મહારાજ આવા સદગુરુ સંતો માટે આપતા હોય, એ સદગુરુ સંતો પોતે કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિથી અમે પૂર્ણ કામ બની ગયા છે. બાલમુકુંદ સ્વામીને પણ પોતે પ્રસંગ કહે છે કે મેં કાનો કાન સાંભળેલું શાસ્ત્રીમાં થકી કે યોગી તે હું ને યુગ તે યોગી. બાલમુકુંદ સ્વામી પોતે કહે છે મેં કાનો કાન શાસ્ત્રીમાં જ પાસે સાંભળેલું કે યોગીજી મારનું સ્વરૂપ છું. યોગી શાસ્ત્રીમાં ધામમાં ગયા, યોગીજીમાં જ આવ્યા, હેતપીત કર્યા, એમાં જીવ જોડી દીધો. યોગીજીમાં થકી પણ મેં પ્રમુખ સ્વામીનો મહિમા સાંભળેલો. પછી પોતે કહે છે કે યોગી બાપાની જે અમિત દ્રષ્ટિ હતી એવી ને એવી જ અમિત દ્રષ્ટિ મને સ્વામી બાપાની સ્વામી બાપામાં અનુભવાય છે. હવે એમ જ થાય છે કે એમની આજ્ઞામાં રહીને આયુષ્ય પૂરું કરવું છે, એમાં એમને જ અનુસરવું છે, એમાં જ માલ છે. આ મોટા મોટા સદગુરુ સંતો એક એકનો મહિમા આપણે જો કહેવા જાય ને તો પાર પાડે એમ નથી. કોણ કોણ થઈ ગયા એમને જે જીવનના પ્રસંગો બની ગયા એ પહેલા મહિમા આપણે સમજાય, પછી એમનો અવતરણનો આપણે ખરેખર મહિમા સમજાય. એક એક સદગુરુ છે. ડોક્ટર સ્વામી, ડોક્ટર સ્વામી કેવા પુરુષ છે! આજથી 50 વર્ષ પહેલા પોતે એમબીબીએસ ડોક્ટર થયા, કેટલા પ્રામાણિક પુરુષ! એ વખતે પણ એ પોતે જ ક્યારેક ક્યારેક બોલી જાય છે એમની સિરિલિટીનું જીવન, એમના કપડા પણ એક સરખા, એમનું કોલેજનો જવાનો રસ્તો પણ એક સરખો. ક્યારે એવું ના થાય કે આપણે આમ રસ્તો કુદાવીને આપણે જાય, બસ જે રસ્તે જાઉં એ જ રસ્તે જાઉં, એટલા સિમ્પલ માણસ. પણ એમનામાં જે ફિટ થયું કે ફિટ થઈ જ ગયું બરાબર. અને જે પોતે ના પાડતા યોગીજમાને, યોગીજમાને કીધું કે હું સાદો નહીં થાવ. બીજી બધી વાત કરો કે સાધુ તો સાધુ થવાની વાત ની મન નહીં કરતા, યોગીજમાં કે સાધુ થવાની જ વાત તમને કરવી છે. પહેલા તો કે તમે તિલક ચંદન કરો. ડોક્ટર સ્વામી કે એનાથી શું વિષય છે? કે હું સત્સંગી છું, તમે કહેશો તો હું એક ઉપવાસ વધારે કરીશ પણ તિલક ચંદન નહીં જ કરું. યોગી આવ કે એક ઉપવાસ ઓછો કરો, તમે તિલક ચંદન કરજો જ તમે. પછી યોગીજીમાં જાકે તર્ક કરે, પોતે મેડિકલના સ્ટુડન્ટ એકદમ સાયન્ટિફિક માઇન્ડ, કે તિલક ચંદન શું વિશેષ છે, એનાથી થોડો આપણે સત્સંગી વધી જાય છે. યોગીજીમાં કેવા પ્રશ્ન નહીં પૂછવાનો, હું કેમ તમારે કરવાનું? માની લીધું, તાર્કિક બુદ્ધિ વાળાએ પણ માની લીધું કે ના, યોગીજીમાં જ કહે છે નિર્દોષ પુરુષ છે, નિસ્વાર્થ પુરુષ છે. માની લીધું, કર્યું તિલક ચાંદલો કર્યો, ધીમે ધીમે એમને વધારે વધારે આ સત્સંગ નિયમમાં એમને જોડતા ગયા, જોડતા ગયા, જોડતા ગયા. છેલ્લે મમરા નાખી દીધું, સાધુ થવાનું છે, સાધુની વાત નહીં કરતા મને, હું બીજું બધું કરીશ. પણ યોગીજીમાંની આ એમની નિર્મલ જીવન આગળ પોતે ઝૂકી ગયા, સાધુ થયા. કેવા સાધુ થયા! આજે કૂદી કૂદીને પ્રમુખ સાહેબનો આપણે મહિમા આપણે સંભળાવે છે કેટલી હદ સુધી. એક જૂનો પ્રસંગ, આનંદ સ્વરૂપ સ્વામી જ્ઞાનેશ સ્વામી કહે છે 82 સાલમાં જયારે જાહેર સભા હતી અમેરિકામાં, જાહેર સભામાં પ્રમુખ સાહેબ અપરંપાર મહિમા કીધો. એ વખતે જાહેર સભા એક હરિભક્તો એક 92 માણસ ઉભો થાય છે અને તમે કહો છો, એને એમ પ્રશ્ન કહે છે કે તમે કહો છો પ્રમુખ સાહેબ મારા ભગવાન રહે છે, કેવા ના કોના આધારે તમે કહો છો? એ વખતે આનંદ સ્વામી પોતે વર્ણન કરે છે કે ડોક્ટર સ્વામી સ્તબ્ધ થઈ ગયા, આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જાહેરમાં કોઈક ઉભો થાય અને કે પ્રમુખ સાહેબમાં સાક્ષાત ભગવાન, તમે કેવા અનુભવના આધારે કહો છો? એ વખતે ડોક્ટર સ્વામી આંખ મીચીને પ્રાર્થના કરે છે અને પછી જે ફોર્સથી બોલે છે કે હું મારા અનુભવ પ્રમાણે તમને કહું, તમે જે ભગવાન માનો એ માનો. તમે રામ ભગવાન માનો છો, માનો. તમે કૃષ્ણ માનો છો, કૃષ્ણ માનો. તમે અંબા માતા માનો છો, અંબા માતા માનો. તમારે જે તમારે ઈસુ ખ્રિસ્ત માનો છો, એને માનો. તમારે જે ભગવાન માનો એ માનો. પણ તમારા ભગવાન તમે જેને પૂછો કે આજે હું કોના દ્વારા પ્રગટ છું, તમારા ભગવાન જો તમે સાચે દિલથી પ્રાર્થના કરી હશે, તમારા ભગવાન કહેશે કે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રગટ છું. આવી જાહેર સભા પોતે વાત કરી શકે છે, આવા તો કેટલાય એમના દ્રષ્ટાંતો છે કે આમ જાહેરમાં જે વાત કરી હોય પોતે મોટા મોટા આચાર્યને કહી દીધું છે, નવા નવા આચાર્ય થયો એમને કીધું હોય કે પ્રમુખ સ્વામીની મૂર્તિ આપી છે, પ્રમુખ સ્વામીની કંઠી આપી છે, અને કીધું હોય કે તારે આચાર્ય તરીકે ટકવું હોય તો પ્રમુખ સ્વામીનું નામ ભજન કરજે. તો ડોક્ટર સ્વામીએ રાષ્ટ્રપતિ સુધી પણ કેવડાવ્યું છે કે તમારે જો સફળ થવું હોય માતા પિતાને પગે લાગજો અને સ્વામીની માળા તમે કરજો. આવા નિષ્ઠાવાન પુરુષ, એક એક એમના જ આપણે કલાક ના કાઢી શકીએ એવા પુરુષ, આમ કૂદી કૂદી. એકવાર છે ને મહંત સ્વામી ડોક્ટર સ્વામી વિદ્યાનગરમાં ભેગા થઈ ગયા, વિદ્યાનગર છાત્રાલયમાં, અને આમ તો ભેગા ના થયા, ડોક્ટર સ્વામી આવ્યા જતા હતા, મહંત સ્વામી આવ્યા અને ડોક્ટર સ્વામી એવું આમ ઉછળી ઉછળીને બાપાને મહિમા કીધો ને, ડોક્ટર સ્વામીનું પ્રવચન પૂરું થયું અને મહંત સ્વામી આગળ માઇક ગોઠવતો હતો. એ વખતે મહંત સ્વામીએ ડોક્ટર સ્વામીનો ગાત્ર ઊંચું કર્યું, ગાત્ર ઊંચું કર્યું, જયારે ડોક્ટર સ્વામી આ શું કરે છે મહંત સ્વામી. મહંત સ્વામી કીધું પછી માઇકમાં, હું જોઉં છું કે આ ફોર્સ ક્યાંથી આવે છે, આ ડોક્ટર સ્વામી કે નાભીમાંથી બોલે છે, આ સાક્ષાત્કારનો અમને અનુભવ છે. ડોક્ટર સ્વામીના જે બધા અનુભવ છે એ બોલી શકે છે જાહેરમાં, આ મોટા મોટા જન્મદિન ઉત્સવ હોય લાઈવ ટેલિકાસ્ટમાં બધું બોલે. આપણે ના જોયું શિકાગો હિસ્ટનમાં કે પ્રમુખ સ્વામી મારો નાટું મહિમા કોણ ગાઈ શકે, ડોક્ટર સ્વામી ગાઈ શકે. એમને મનાવ્યું છે કે મારું કલ્યાણ પ્રમુખ સ્વામી મારા થકી છે. છેલ્લે આપણે મહંત સ્વામી ઉપર આવ્યો, મહંત સ્વામીના જીવામી નિર્ખારે ચોથું પુસ્તક, ચોથો ભાગ જેને વાંચ્યું એને ખબર પડશે કેવી રીતે જોડાયા છે. મહંત સ્વામી કોણ છે પછી આપણી જરૂર છે. એમને પૂર્વાશ્રમ તમે જીવન જો, પોતે જ લખે છે જીવામી નિર્ખારેમાં. એમને પોતે સત્સંગમાં કોઈ એવો રસ નહીં, ઘરેથી તો બધા ચુસ્ત સ્વાસીમારના પ્રભાવમાં જ આવી ગયા હતા સત્સંગી, પણ પોતે જબલપુરમાં ભણતા હતા, આઉટ ઓફ ગુજરાત ક્રિશ્ચિયન સ્કૂલમાં, કોન્વેન્ટ સ્કૂલમાં, ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હતા, પાદરીઓ નીચે ભણ્યા, એમની અસરમાં સંપૂર્ણ રીતે આવી ગયા હતા. એમના મનમાં તો ભારત માટે કોઈ અસ્મિતા નહીં, હિન્દુત્વ માટે કોઈ અસ્મિતા નહીં, કોઈ ગૌરવ નહીં, મંકી ગોડ ને એલિફન્ટ ગોડ એવી રીતે જાણતા હતા. એના પાદરીઓ થકી એમને ભારતમાંથી કોઈ એમને અસ્મિતા મળી નથી. સાધુ મૂર્તિઓનું પણ ખંડન થાય, શાસ્ત્રોનું ખંડન થાય, સાધુ સંતોની પણ મશ્કરી થાય, એવા પોતે તદ્દન આધુનિક નાસ્તિક માણસ પોતે પોતે જ લખે છે. એમના જીવનમાં એક આનંદ સ્વામી પ્રસંગ કીધેલો, બાઇબલની પરીક્ષામાં મહંત સ્વામીને 100 માંથી 87% આવેલા, ખબર તમને, પહેલો નંબર આવેલો બાઇબલની પરીક્ષામાં. એટલું જ નહીં, એમના પાદરીએ ઓફર કરેલી એક કે તમે પાદરી બની જાઓ, અમારે પ્રચારક બની જાઓ. એ વખતે આજ લગભગ 55 વર્ષની સાલની વાત છે. એમને કીધું તમે પ્રચારક બની જાઓ અમારે ખ્રિસ્તી ધર્મના, તમને મહિનાને 3,000 રૂપિયા પગાર આપશું ને તમારે પોતાની ગાડી આપશું. વિચાર કરો આજથી 50 વર્ષ પહેલાની વાત છે. એમને કીધું કે હું નાસ્તિક છું, મને ધર્મમાં રસ જ નથી. આવા પુરુષ એ યોગી જમાનમાં જોડાઈ શકે. એમને બ્રહ્મોપનિષદ મેં એક વાક્ય ટાંક્યું છે, બહુ સામાન્ય વાક્ય છે, કે 51 અને 52 ની યોગી જમાના સંપર્કમાં આવ્યા પછી સમજાઈ ગયું કે યોગીજમાં જ બહુ જ મોટા સાધુ છે, ભગવાનના અખંડ ધારક સંત છે અને જીવનની સાર્થકતા એમને રાજી કરવામાં છે. આ દ્રઢ સમજાઈ ગયું. દ્રઢ સમજાઈ ગયું એટલે પૂરું થઈ ગયું જીવન, આ પુરુષને રાજી કરવાના છે. એ દ્રઢ, એક દ્રઢતા થઈ ગઈ, કન્વિક્શન પૂરું. ગઈકાલ વાત ના કરી, ઓટોમેટિક બધું થાય, હવા લેવી પડે પછી વિચારવું પડે. આ દ્રઢતા થઈ ગઈ, યોગીજી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત છે, જીવનનું સાર્થક્ય એમને રાજી કરવામાં છે. જે પુરુષ આ યોગીજી મહારાજના પ્રેમમાં પાગલ થઈ ગયા હોય, જેના માટે પોતાનું જીવન કુરબાન કરે, એમના થકી જીવ સોંપી દીધો હોય, હૃદયને જીવ સોંપી દીધો હોય, મનાઈ ગયો કે મારું કલ્યાણ આ પુરુષ થકી જ છે, આખી જિંદગી બધું જ આમ ઠોકર મારીને, માતા પિતા પોતાની ભવિષ્યની કારકિર્દી આકાંક્ષા મહત્વાકાંક્ષા બધું જ લાત મારીને, યોગીજમાળના એક વચનથી 5-5 ઉપવાસ કરી શકે, આમ ધૂળમાં સૂઈ શકે, કાંકરા વીરી શકે, સંડાસ બધું સાફ કરી શકે, કેટલું જ હેત થઈ ગયું હશે. પોતે જ કહે છે 85 સાલમાં જયારે એમને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો, વિડીયો ઇન્ટરવ્યુ છે, ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે, આપણે બધા જોઈ શકીએ છીએ, પૂછવામાં આવ્યું. એમને પોતે કહે છે કે યોગીજમાનમાં પોતે બહુ નિખાલસપણે કહે છે કે યોગીજમાનમાં તો હેત પ્રેમ થઈ ગયું હતું, કોઈ સમજણ નથી, બસ પ્રેમમાં ને પ્રેમમાં સાધુ થઈ ગયા અને પ્રેમમાં ને પ્રેમમાં વર્ષો વીતી ગયા. એ લાડકોડમાં વિશ્વ વર્ષો વીતી ગયા, ખબર નહીં, સમજણ જાજી નથી. પણ જ્યારે યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે થયું કે શૂન્યાકાશ, ખલાસ, ખેલ પૂરો. આ મહંત સ્વામીના હાજીમાં આપણે શબ્દ બોલે છે, એના બેઠા શબ્દ છે, શૂન્યાવકાશ, ખલાસ, ખેલ ખતમ. ત્યારે થયું કે હવે આપણું કોણ. પણ પ્રમુખ સાહેબ મહારાજના જીવન જોયું અને ધીમે ધીમે ધીમે જે હેત થતું ગયું, જરાય એવું લાગ્યું નથી કે યોગીજી મહારાજ કરતા ઓછો ભાવ થયો છે અમને. જેમાં નિર્ખ્યારેમાં એક પ્રસંગના પછી એક જે એક વાક્ય પોતે ટાંકે છે, એ પોતે કહે છે કે પ્રમુખ સ્વામીશ્રીના જીવનમાં, અમને બેઠા શબ્દ આપણે જોઈએ તો વધારે મજા આવશે. મહંત સ્વામી પોતે લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં મનુષ્ય સ્વામીશ્રીમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ આવ્યો જ નથી. કેવું વાક્ય છે, પ્રમુખ સાહેબ મહારાજના જીવન સ્વામીશ્રીમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ આવ્યો જ નથી, એક ધારી પ્રીતિ ચાલી રહી છે. આ 1951 જયારે શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યાર પછીના પ્રસંગની પછી આ પોતે ટાંકે છે, ત્યાર પછી એક ધારી પ્રીતિ ચાલી આવે છે. 54 વર્ષની પ્રીતિની પછી પોતે બોલે છે, 54 વર્ષની પ્રીતિ પછી પોતે આપણે સમજાવે છે કે આ પુરુષમાં તમે જોડાવાનું છે. પછી પોતે એવું લખે છે કે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એવો અનુભવ મને સ્પષ્ટપણે થઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવ્યા પછી પોતે કહે છે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એ અનુભવ મને સ્પષ્ટપણે થઈ રહ્યો છે. પછી પોતે કહે છે કે સાસી ના આજે પ્રમુખ સ્વામીને દર્શન કરતા અંતે તો અતિ આનંદ થાય છે, નતમસ્તક થઈ જવાય છે, ગદગદિત થઈ જવાય છે, મનોમન બોલી જવાય છે કે વાહ સ્વામી વાહ, અમારે સાચે સાચ તમે જીવન પ્રાણ છો. આમના લેખિત શબ્દ છે બ્રહ્મોપનિષદના, બધા માટે વાંચવા માટે ત્યાં હાજર છે. એ કહે છે કે સ્વામી પાસેથી મારે શું જોઈએ છે એ પણ મને ખબર નથી, મને ખબર પડી નથી, પણ એ વસ્તુ મને મળી ગઈ એ પણ મને ખબર પડી નથી. બસ આજે અંતરે પૂર્ણ સંતોષ અને શાંતિ છે. આજે 6 બડી વસ્તીમાં કોણ કહી શકે છે મને પૂર્ણ સંતોષ છે, શાંતિ છે? આવા સાક્ષાત ભગવાનની જેમ પૂજા એવા સદગુરુ સંતો છે. એ લોકો કહે છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ એ અમારા પણ ભગવાન છે, એ દેવના દેવ એ છે. મહંત સ્વામીએ પોતે નાની વાત વચ્ચે કરી દીધી છે. પોતે કહે છે કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ એ પ્રમુખ સ્વામી માટે પ્રમાણ છે. આ પુરુષના વચનના આધારે અને પ્રમુખ સ્વામી મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો છે. પોતે કહે છે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વચનને આધારે આપણે મનાય છે કે આ પુરુષ એ હકીકતમાં દેવમાં દેવ છે. કેટલાક હવે ખાલી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના ટૂંકમાં આપણે વચનો સાંભળી લે આપણે ખરેખર અનુભવ થશે. આપણે આગળ વાત કરી હતી કે લલ્લુ બાદર અને બેચન મંકીનો કે પ્રમાણ લેવાનું ના હોય, આ દેવના પ્રમાણ લેવાના હોય. સગુ સંતો પ્રમાણ લીધા, હવે સાક્ષાત શાસ્ત્રીમાં યોગીજમાંના પ્રમાણ આપણે લઈએ. એ લોકો પોતે આપણા પ્રમુખ સમાની કેવી ઓળખાણ કરે છે? એક શાસ્ત્રીમાં આપણે પ્રમાણ લઈએ. આમ તો પત્ર લખીને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસમાં પણ ઘણા બધા પત્રોમાં શાસ્ત્રી મહારાજ પોતે પ્રમુખ સમાના મહિમા કહે છે. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને વર્ણી કરી પ્રમુખ પદે ત્યારે શાસ્ત્રીમાં શું બોલેલા, જોરદાર શબ્દ છે એમના, કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરે ગાદી સોંપી હતી તેમ હું પણ આજથી મારી પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની નિમણૂક કરું છું. જેમ રામાનંદ સ્વામીએ મહારાજને સોંપી ગાદી એમ હું મારી ગાદી પ્રમુખ સ્વામી મહારાજને સોંપું છું. છેલ્લે કહે છે કે અત્યાર સુધી તમે સૌ જેમ મારી આજ્ઞામાં વર્તા હતા તેમ હવેથી આ સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની આજ્ઞામાં તમે રહેજો. શાસ્ત્રી મહારાજ પોતે આખી ગાદી આખું સંપ્રદાયનું જે ધોસરી એ પ્રમુખ સ્વામીને કાંધે મૂકે છે, આપણે સોંપે છે કે જાઓ તમે શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજ તમે હાથમાં તમે એમની આજ્ઞામાં તમે રહેજો. યોગીજમાં પણ કેવું કેવું બોલી ગયા છે કે પોતે તો કેવું બોલ્યા, 64 સાલનો પ્રસંગ છે કે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દ જેના કાને પડે તે બધાનું અત્યંત કલ્યાણ થશે. જેના નામ કાને પ્રમુખ સ્વામી નામ પડશે એનું અત્યંત કલ્યાણ કરવું પડશે. યોગીજમાં કહે છે કે આ સાધુ નાના છે એમ માનવું નહીં, શાસ્ત્રીમાની જગ્યા શાસ્ત્રી મહારાજ ગયા જ નથી, આ પ્રમુખ સ્વામી મહારાજ એનું સાક્ષાત સ્વરૂપ છે. બધે એવું ત્યાંથી બોલી ગયા, એમના દ્વારા મહારાજ મોટા મોટા કાર્ય કરશે, જગતમાં અક્ષપુષ્ટમ બોચાસન સંસ્થાન ડંકો વાગશે. 68 સાલમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવાય છે, આપણે બધા યાદ છે કે યોગી બાપા એવું બોલી કે 700 સાધુ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થશે. એ જે સંકલ્પો કરે ને યોગી બાબા, એકચુઅલી છેલ્લે શું બોલે છે કે આ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મહારાજ પૂરા કરશે. શબ્દ એવા છે એકચુઅલી, એટલે પ્રમુખ સ્વામી પૂરા કેવી રીતે કરશે, મહારાજ એમનામાં રહીને પૂરા કરશે. યોગી આપણને સમજાવી ગયા કે યોગી જ મારા પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે સાક્ષાત શાસ્ત્રીમાનું સ્વરૂપ છે, મહારાજનું સ્વરૂપ છે, ભગીજી મહારાજનું સ્વરૂપ છે. એકવાર યોગીજી મહારાજને સવારે ભગીજીમાં દર્શન થયા અને બધી વાતો કરી કે ભગીજીમાં આમ કરતા તેમ કરતા હતા. પછી નાસ્તા વખતે યોગીજી મહારાજે દેવચંદ સ્વામી બોલાવ્યા અને વાત કરી કે તમે ભગીજીમાં દર્શન થયા છે ક્યારે? દેવચંદ સ્વામી કે ના અમને તો ક્યાં દર્શન થયા. લે ગુરુ એવું ક્યાંય બોલાય? યોગીજી મહારાજે કીધું કે શાસ્ત્રી મહારાજ તમે પ્રમુખ સ્વામી મારી શાસ્ત્રી સ્વરૂપ ખરું કે નહીં? કે ખરું ને. અને શાસ્ત્રી મારાજી ભગીજમાં સ્વરૂપ ખરું કે નહીં? કે ખરું ને. તો એ પ્રમુખ સ્વામી ભગીજમાં આવી ગયા કે નહીં? કે ખરા ને. કે તો કેમ ના પાડો? કે ના પાડી ભરું કે પ્રમુખ સ્વામી મહારાજ આપણે મળ્યા એટલે ભગીજમાં પણ દર્શન આપણે થઈ ગયા. આવું યોગીજી મહારાજ પોતે ત્યાં દેવચંદ સ્વામીને પણ ત્યાં વાત કરી. યોગીજી મહારાજે કેવી વાત કરી, એક વાત એવું બોલી એક જયારે એમના સભામાં કીર્તન ગવાયું કે નિષ્કામ સ્વામી જે કીર્તન છે, ધન્ય ધન્ય એ સંત સુજાન જેનું ઉલટ્યું ઉલટ્યું પલટ્યું આપ એવા સંત એ સ્વયં હરી, આખું કીર્તન જેમાં પંક્તિ આવે છે. સંત તે એવા સંત શિરોમણી ક્યાં છે જેને દેહ બુદ્ધિ કરી દૂર, એ પંક્તિ આવે છે યુગીશમાં જ પૂછે છે, એવા સંત શિરોમણિ કોણ? બધા સંત કે સ્વામી આપ સંત શિરોમણિ. કેવા સંત શિરોમણિ? તો આપણા પ્રમુખ સ્વામી મહારાજ છે. આમ કરતા કરતા યોગી પાસે કેટલા બધા આમ પ્રસંગોમાં પણ પ્રમુખ સ્વામીનો મહિમા ગાયો છે. છેલ્લે એક આપણે જે પ્રમુખ ઉપનિષદમાં એકદમ આપણે સુસંગત છે, આપણે માતા પિતા કોને ગણીએ છીએ? પ્રમુખ સ્વામી મહારાજ. યોગીજમાં જ પણ કહી ગયા કે આપણા માટે માતા પિતા સર્વ પ્રમુખ સ્વામી મહારાજ છે. 70 સાલમાં યોગીજીમાં જ પોતે કહી ગયા હતા કે આ જયારે નિષ્કામ જીવન સ્વામી પુરાશ્રમમાં નામ યોગેન્દ્રભાઈ એમને હાથ સોંપીને પ્રમુખ સ્વામીને હાથ સોંપીને પોતે બોલી ગયા કે આજથી તમારા મા બાપ જે કહો તે એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમ યોગીજી મહારાજ તો આપણા બધા માટે એ જીવન સુકાન આપણા માટે સોંપી ગયા છે. આપણા માટે દેવના દેવ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. દેવના દેવ કરતા પણ અહીંયા જે બોલ્યા યોગી મહારાજ સર્વસ્વ છે એ તમેવ સર્વમ કેવી રીતે છે એની વિશેષ વાત આપણે આવતીકાલે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ તે શું જે જમપુરી 84 ગર્વાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ના સમજવું જેવા એટલી સરસ વાત છે. આપણને આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તેમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ કરોડ કામ કરીએ છીએ. હવે જો આપણે જમપુરી 84 ગર્ભવાસ એ સર્વેને આપણે વિશ્વાસે કંઈ માની લીધું છે પણ આ બધા જે આપણને વાસ્તવિકતા દેખાય આમ તો ધ્રુજી જવાય કે આ જમપુરી શું છે. જમપુરીમાં નિષ્કાંત સ્વામી બધું લખ્યું છે એ બધા જાત જાતના બધા દુઃખ આવે એ લખ્યું છે. તો એ ખાલી સાંભળીએ તો આપણને ત્રાસ છૂટે. તો જે વાસ્તવિકતા જે થઈ રહ્યું હોય એ કામ તો કેટલી ધુજારી છૂટે. આપણે તો ઊભા જ ના રહીએ. અને 84 આપણે માનેલી પણ વાસ્તવિકતા 84 શું? એક જન્મ કાઢો એ કેટલું ત્રાસ છે. કોઈ જીવે દેહમાં કેટલા રોગ આવે કેટલું બધું થાય. આ સ્વામીએ કહ્યું કે આ દેહ રોગનું ઘર છે એટલે એમાંથી બહાર નીકળાયું જ નથી. પણ જો ખરેખર આ 84 જે આપણે દેખાય અને ફરવાનું હોય તો 1 84માં પાર આવે એમ નથી. 1 84 એમાં એકલા ઉપર 25 મીળા ચડાઈ ગઈ એટલા વર્ષો થાય ત્યારે 1 84 પૂરી થાય. તો એમાંથી આપણને ભગવાને ઉગારી લીધા છે. જમપુરી 84 અને ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છે એમ ન સમજવું. ભજન કરે એની વાત છે. ભજન એટલે આ સત્સંગમાં બધા નવરા જ લાગે છે. મા પૂજા કરે આ કરે તે કરે બધી વિધિઓ આપી બધા નવરા જ લાગે છે. આમાં શું? આમાં પાણી ઢોર્યું આમ કર્યું તેમ કર્યું. પણ એ શ્રીજી સાચા ભાવથી કરીએ તો મહારાજને પહોંચે છે, મહારાજ ભક્તિ તરીકે સ્વીકારે છે. એટલે આ વિચારવા જેવી વાત છે કે આ જમપુરી 84 આપણે વાંચી જઈએ એવું ના ચાલે, બધું વિચાર કરીએ તો થાય કે આપણે બધું કેટલું મોટું કામ કરીએ છીએ, કેટલું મોટું કામ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, આ તો બળિયા છે તે ગમે એ વાસના હશે તો પણ અંતકાળે હિરજીને પેટે નસ્તર મારીને દેહદિખોર રહેવા દેશે નહીં, ને વાસના ટાળી નાખી એવા છે. જો સ્વામીની સામર્થ્ય છે, વાસના કોઈ જ ટળેવી નથી. આપણે અગાઉ વાત કરી કે જેમ માકડના લોહીથી હીરો ફૂટી જાય તેમ વાસના કોઈ રીતે ટળેવી નથી ગમે. અને છે જ, એક જરાક વાસના હોય તો જન્મ ધરવું પડે. તો આપણે તો કેટલી વાસનાઓ, કેટલા ખાણે ખૂણે ખાંચરે બધું ભર્યું છે, તે એમાંથી પાર નથી. પણ આ ગુણાધિરાન સ્વામી મળ્યા, મહારાજ મળ્યા, એનો પ્રતાપ છે. એ કેટલા બળિયા છે, આ બધું જોવા જોતા જઈએ. જે આ માયાના તંત્રમાંથી કોઈ બહાર આવ્યું નથી, કોઈ બહાર, ખાલી મુક્ત છે એ જ બહાર આવ્યા છે. અને બીજા બધા માયિક તંત્રમાં હવે એને સુખ લાગે છે, પણ સ્વામી કહું ઠેઠ પશુમાંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયામાં ફસાયેલા છે. હવે એને સુખ લાગે છે, પણ સ્વામીની દ્રષ્ટિ, મારાની દ્રષ્ટિએ અતિ નરક જેવું લાગે છે. એટલે આપણે આ કલ્પના કરી બહુ મોટી વાત છે, અને કલ્પના કરી જ પડશે, કેમ કે મારા સ્વામી મળ્યા છે એ ખાલી ખાલી નથી, આમથી કલ્પના નથી. અને કંઈ તુક્કા નથી, વાતો નથી, આ ખરેખરી વાસ્તવિકતા છે. મારા સ્વામી મળ્યા છે એ કેટલી મોટી વાત છે. અમને મહારાજ સ્વામી સામર્થ્ય જોવા જઈએ, આનંદ મુક્તો ભેગા થાય તો ગુણાત્યાન સ્વામીને બરાબર ના થાય. અનંત મુક્તો એટલે બધા જેટલા મુક્તો છે, બધા અત્યાર સુધી એટલા મુક્તો થયા છે, એ બધાની સામર્થ્ય ભેગી કરીએ તો સ્વામી તુલે ના થાય. અને સ્વામી કહું કે અનંત અનંત ગુણાતીતાન સ્વામી જેવા હોય તો મહારાજને તુલે ના આવે. તો મહારાજ ક્યાં છે, કેટલી મોટી વાત છે. હવે એ મળ્યા છે આપણને, એટલે કલ્પના નથી, ઘોળા દોડાવવાની વાત નથી, એ વાસ્તવિકતા છે. એટલે એ પ્રમાણે આપણે વર્તન થવું જોઈએ. એટલે આપણે તો હાવ ઢીલા પોચા પોદરા જેવા બધું વર્તન કરીએ છીએ, પણ એટલે ખાલી આ પ્રાપ્તિનો વિચાર કરીને તો ખાલી વિચાર કરીએ તો એ કામ કરવા ટળી જાય. એવો આ પ્રાપ્તિનો વિચાર છે. કેવા પુરુષ મળ્યા છે, કેવા મહારાજ મળ્યા છે, કેવા સ્વામી મળ્યા છે, ને વાસના ટાળી નાખી એવા છે. એટલે ટૂંકમાં એવા પુરુષ મળ્યા છે, એવી પ્રાપ્તિ થઈ છે, જેને આપણે બચ્ચો કા ખેલ મત સમજના. દેખાય છે બધું એવું, જો આ બાળકો આવે સ્ટેજ ઉપર ડાન્સ કરે, નૃત્ય કરે, પણ એ નાટક ચેટકવાળા નથી. એ બધા નિયમ ધર્મ પાળે છે, નિયમ ધારણ કર્યા છે એવા બધા મુક્તો છે. તે એટલે દેખાય એવું કે આ નાટક છે, આ બચ્ચો કા ખેલ છે, પણ એવું નથી. સત્સંગમાં આવ્યો, સત્સંગના ટચમાં આવ્યું તે બધું બદલી જાય, એ મુક્તની કોટીમાં મૂકાઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી છે, મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવું. એટલે આ તો કામ તો લેવું પડે, કામ કાજ કરવું પડે, બધું હરવું ફરવું, પણ તોય મારે સમજી રાખવું, આ વાત સમજી રાખવી કે આ બધાનું સેવન એ તલવારની ધાર ઉપર છે. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ અધિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવું. જો પ્રમુખ સાહેબ મહારાજે કોઠારી મહારાજ માટે કહ્યું છે, સર્ટિફાઈડ સર્ટિફિકેટ આપેલ છે કે શહેર, મોટા શહેરનું સેવન, મુંબઈ જેવા શહેરનું સેવન અને અધિકાર અને અધિક સર્વના ઉપરી અધિકાર તથા ધનનો પ્રસંગ બધું હતું, પણ એ નિર્લેપ રહ્યા એક ધારા જીવન, અને કોઈ બાર દ્રષ્ટિ જ કરી નથી એમને. સડક ઉપર જે માન પ્રસંગ હોય એવી દ્રષ્ટિ જ કરી નથી. તો જે એવા બળિયા છે અને એવા આદર્શ છે એમને જોઈને પણ આપણે ઘણી પ્રેરણા મળે એવું છે. પણ આપણે મારા સ્વાઈ મળ્યા છે એટલે એના સામે દ્રષ્ટિ રાખવાની છે. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં, અને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. જો નિરંતર મંદિરનું કામ એટલે બધી સેવા કરે, દોડધામ કરે, બધું જ દેહ બધું કરે, પણ સ્વામીએ કહ્યું કે નિરંતર મંદિરનું કામ કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં. જ્ઞાનનું ખાતું જુદું છે, એ સમજણ એવી અંતરમાં દ્રઢ થઈ જાય કે આ આવો છે, મહારાજ મહારાજ છે, સ્વામી સ્વામી જ છે, અને એવી દ્રઢતા હોય પછી તોય એ આપણે ખાલી પ્રસંગે પ્રસંગે યાદ આવે, પણ અખંડ યાદ આવે, અખંડ યાદ આવે તો જ મારે કહ્યું કે આપણે માયાથી નિર્લેપ રહેવાય, નહીં તો ઝડપી જાય. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં, ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. સાધુ સમાગમ બધા આવી ગયા, એકાંતિક ભક્તો આવી ગયા, જે આપણને જ્ઞાન કરાવે, જે મહિમાની વાતો કરે, અને સ્વામી મહારાજનું મહિમા વધારે એની વાત છે. એવા જન હોય તો આપણે આપણા સત્સંગમાં 1-to-1 સત્સંગ થયો છે, અને એને લીધે બધું. બાકી મોટા પ્રસંગ હોય મોટો, એમાંથી 4-5 જણને સમાજ થાય, અને એ સમાજ એ તો બેઠા હોય ને ઉઠી જાય, કંઈ લેવા દેવાની વાતો થઈ હોય તે એને કાંઈ સ્પર્શે નહીં. પણ 1-to-1 જે આપણે એકબીજાને વાત કરીએ, મહિમાની વાતો કરીએ, સાધુ એનાથી આ સમાગમ થયો છે, અને એનાથી સત્સંગ વૃદ્ધિ પામ્યું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શન કરી નિવૃત્ત થઈ જાય છે એવા દર્શન છે. એ કેટલી મોટી વાત છે. આપણે આ બધું સાવ બાળકની રમત જ લઈએ છીએ હવે. પણ આ સાધુ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એમના દર્શન આ ફળ થાય છે. શાસ્ત્રમાં ભારે ભારે પ્રશ્ન કહે છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શને કંઈ નિવૃત્ત થઈ જાય છે એવું આ દર્શન છે. સદાન સ્વામી મહારાજની જય.

श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं निवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान निजय अक्षर पुरुषोत्तम महाराज निजय गुणातीतान स्वामी महाराज निजय भगत जी महाराज निजय शास्त्र जी महाराज निजय योग जी महाराज निजय प्रमुख स्वामी महाराज निजय वशनावत मध्यनु तेरमो તેજનું સ્વામિનારાયણ હરે સંવત 378 ના શ્રાવણ બધી અમાવાસ્યા દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખચના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકડો વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આવી રીતે બધું ધોરું છે. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વે છાના રાખ્યા. પછી પોતાના મુખારની આગળ સ્તુતિ કહીને બેઠા હોય જે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ બોલતા હોય જે હે સંતો મોટેરા મોટેરા હો હા મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો ત્યાં આગળ બેસો. કેમ કે બીજી બધી વાતમાં આગળ બેસે હા જમવાનું બીજું તો આમાં ગમે ત્યાં ગોઠવાઈ જાય. કથામાં કોને સાંભળવી છે તકલીફ આ છે. મહારાજ કે અહીંયા હોય એક ખૂણામાં બધા આવી જાઓ મોટેરા મોટેરા મેં વાતમાં સમજતા એ એકદમ આગળ આવો. 525 જણ નીકળ્યા. હે સંતો જો વ્યવસ્થા બહુ ઓછું આવે આવી રીતે હે સંતો મહારાજ આમ સંબોધન કરે આવું નથી આવતું. હે સંતો કેટલા રાજી છે આમ આમ પોતાના વાલા દીકરાઓ છે એવી રીતે સંબોધે છે અને પોતાના માના છે અતિ મુદ્દાની વાત કરી છે. પણ કેટલા 22 વર્ષ પછી 8 જ વર્ષ બાકી છે 22 વર્ષ પછી આ વાત કરે છે. હે સંતો પોતાના વાલા છે બધી વાત સાચી પણ તો આત્મા ચાંચ તૂટી આવી છે. નિષ્ઠાની વાત છે ને એમાં તો પ્રમુખ સાહેબ પોતાની વાત કરે આ બધાને ચક્કર ફરી જાય. હા સ્વામી આપણો લાભ લેવા લાગ્યા છે. આપણે સ્વામી વિશ્વાસ આવે એટલે સ્વામી પોતાને મોટા ભગવાન થવું છે. અંદર ખાને કંઈ કેવું પેલી ગંદકી છે ને એ તમને આ નાસ્તિક ભાવ લઈ દે. આપણે જ બ્રેક મારીએ છીએ સ્વામીને. એક બાજુ કે સાંઈ આપનું સ્વરૂપ ઓળખાવ છે અને એક બાજુ બોલતા નહીં. સાંઈ બોલવા બોલું સાંઈ તો બોલવું છે પણ આપણે બોલા જતા નથી. આ ઉપરથી નહીં અંદર ખાય કંઈ ના જ છે. પોતાના વખાણ પોતાના મુખે નહીં કરવાનું. એક કલમ લગાડે અહીંયા હોય પોતાને નાગળ દઈ અને મહારાજની કલમ લગાડે. પોતાનો વકીલ ઓલો બનાવે મહારાજની કલમને વકીલ બનાવે. પોતાનું પેલું અણસમજણને દ્રઢ કરવા માટે હજુ કેટલે ક્યાં સુધી છે બધું
જે મોટેરા મોટા હો વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે શરીર ચિત્ત દઈને સાંભળજો. બધા ચિત્ત દઈને જ સાંભળવા માટે બેઠા છે, છતાંય મહારાજ કહે છે ચિત્ત ક્યાંથી રહે? જ્યાં એ શંકા ત્યાં ચિત્ત રહી જ ના શકે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાસે તમે ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ.

અને આજે મારે વાત કરવી છે, કંઈ દંભે કંઈ નથી કરવી, માને કંઈ નથી કરી, તો પોતાનો મોટો વધારો સૌ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સરે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાય તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. મારે બીજું કોઈ સ્વાર્થ નથી, તમને સમજે તમારા જીવનું અતિ રૂડું થાય છે એટલા માટે કરું છું. બાકી મારે માન વધારવું નથી, દંભે કે નથી, કાંઈ મારે કોઈ અનંત કોઈ બ્રહ્માંડના બધા મને હાથ જોડે તમે હું માન આપવાના હતા. અત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ બે લીટી લખે આપણા અબ્દુલ કલામ સાહેબ ઉપર, એમનો જન્મદિવસ હોય ને એ બે લીટી લખે હેપી બર્થડે બસ. પછી તમારા કરોડજન લખે તો એને કંઈ અડે નહીં, બધા તમે લખો હેપી બર્થડે, કચરા પેટીમાં જાય, પહોંચે જ નહીં, ઓલા નીચે પીએ છે ને એ કાઢી નાખે. ત્યાંની બે લીટ્યા અને બસ છે. એમ મહારાજ મોટા દેવાદી દેવો બધા હાથ જોડી ઊભા છે, તમે શું માન આપો ના આપો, તમારે માન શું? ત્યાં કીડીઓ જતી હોય, 1,00,000 કીડીઓ જતી હોય, તે તો અપમાન કરે સન્માન, તમને પ્રશ્ન થાય? એક કીડી બોલે કે મૂર્ખ છો, બીજી કીડી બોલે કે ના તમે તો બહુ મોટા છો, જા જા હવે, કોણ પૂછે છે? એક વાર ડોલની એક છાલકમાં બધી કીડીઓ ધોવાઈ જાય ગટર ભેગી, શું એમનું માન ને એ બધું, શું તમે માન આપવાનું, એ શું પડી છે? તો જો કે ચોખ્ખું કરવું પડે છે, કેટલું બધું કે મોટા મોટા ધ્રુજે છે. આમ ભગવાન આગળ રખે કંઈ ભૂલ થઈ જાય તો એના આપણે એમને ધ્રુજાવીએ છીએ. આ બોલવું પડે તો ભારત ધ્રુજા કે નહીં, આવું બોલવું પડે? મારે વાત કરી તો કંઈ દંભે કંઈ નથી કરવી, તો માને કંઈ નથી કરવી, તો પોતાનો મોટો વધારો શું નથી કરી, એ તો એમ જાણી છે. આ સર્વે સંત તથા હરિભક્ત છે, માંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. આપણે સત્સંગમાં આવીએ છીએ પ્રમુખ સ્વામી માટે આ બધું ધારવાનું છે. આપણે આજે છે ને શું છે, હા પ્રમુખ વર્ણી દિન છે, આટલું બેસી જાય ને બધું આવી ગયું. અત્યંત નિર્દોષ ભાવમાં ગમે એમ બોલે, વધારે શું? આપણે જ્યારે ટોકે ને ત્યારે પ્રશ્ન થાય. તમને એક શબ્દ કે કેમ દેખાતા નથી, આટલું જ કે ને કેટલું ખોટું લાગી જાય, શું તમે કરો છો? એટલે એમની બાબતમાં આપણે ગમે એમ બોલે કે નથી બોલવાના. જો પ્રેમાન સહી કીર્તન ગાયું કે ઘટે એમ કહેજો, મને ટોકવું ઘટે તો ટોકજો, બધું કરજો, ના જોવું ન્યાય અન્યાય, દેખાય છે અસલીમાં ન્યાય અન્યાય છે જ નહીં, દેખાય. એવું એકને સ્વામી બોલાવે તમને ના બોલાવે એ લાગે કે આ અન્યાય ખાતું છે, અહીંયા નથી એવું બધું. એમની જગ્યાએ તમે આવો ને તો જ ખબર પડે, બાકી ત્યાં નહીં ખબર પડે. આ બધી સ્વામીના સ્થાને આવો ને પછી ખબર પડે સ્વામી કેમ આમ કરે છે, ત્યાં નહીં ખબર પડે તમને. બધું છે મુંબઈમાં એલમ્બિક કંપની, આપણા કેશવચંદ્ર અમીન એમને એમની એક બ્રાન્ચમાં લઈ ગયા પધરામણી કરા. ત્યાં ઓલા મેનેજર હતા એ કે સાહેબ 15 રૂપિયા પગાર બધા વધારી દો ને, શું તમને જાય છે 15 રૂપિયામાં, જોઈશું કે એમ કહીને પછી અમે સાથે આવતા કારમાં. મને એમ લાગ્યું કે સાહેબ 15 રૂપિયા બચારા બધા અત્યારે મોંઘવારી છે ને, કે સ્વામી 4 બ્રાન્ચો છે, 15 વધારે ને મહિનાના 7,00,000 થાય વધારાના,

0: ટીપે ટીપે સમુદ્ર ભરાય, દેખાતું નથી. 7 લાખ એટલે વર્ષના કેટલા થયા? મહિનાના 7, 84 લાખ રૂપિયા. 15 વધારો. જો એ કઈ દ્રષ્ટિએ જુએ? બોલો મેનેજરને કહ્યું, 15 હું થાય સાહેબ વધારી દો. કેશવને અમીની જગ્યા એ જ મેનેજર આવે ને ત્યારે ખબર પડે 15 રૂપિયા કેમ વધારાય છે. તો જે આવું છે બધું, એટલે મહારાજ સ્વામીની જગ્યાએ તમે હો ને પછી જે કહેવાને કહો ત્યારે ખબર પડે કેમ આમ સ્વામી કહે છે ને કેમ આમ કહે છે. આપણને ઘણી સ્વામીને કેમ કહેતા નથી, કેમ કહેતા નથી એવું મનમાં થયા કરે. એને એને સાચવાના છે, એને કાઢી મૂકવાના છે. બધાને નાનામાં નાના બધાને સાચવાના હોય તો એ સચવાય ને છતાંય કહેવાનું હોય, એ રીતે કહેવું પડે. એને નુકસાન થાય ને ઘર ભેગું થાય એ રીતે કહેવાનું ના હોય. આપણે એ રીતે રાખે કે સાહેબને કહો તમે, એ ઘર ભેગું ગમે થાય તમે કહો બસ. સ્વામી નહીં કરે, બધા એના છે. તમે છો એમ, એ તમારો એમ એમનો ભલે થોડોક તોફાની છે પણ એમનો જ છે ને. એ એક બાપના 5 દીકરા હોય, 2 તોફાન કરતા હોય, હરખા ચાલતા હોય, કાઢી મૂકે છે. તો એવું છે. એટલે ભગવાન અત્યારે પ્રમુખ વર્ણી દિન છે, માં અત્યંત નિર્દોષ બુદ્ધિ થાય આપણને, દીવ ભાવ રહે એ આપણે કરો. તો રોજ પ્રમુખ વર્ણી દિન છે આપણા માટે, રોજ બાપાની જયંતિ છે. આ જયંતિ ઉજવીને કરવાનું તો આ છે. આપણે ખાલી બહારથી આમ જરા હયા ચલ્યા આમ કુદાકૂદ કરી એ વર્ણી નથી. આવું અંદર સ્થિરતા આવે, એમને વિશે જે મહિમા છે એની સ્થિરતા થાય. આજે આપણું મહિમા છે પણ હળવડ, ઘડીકમાં મહિમા સમજાય, ઘડીકમાં ડાઉન થઈ જાય. એક ધારા સ્થિર આમ ચાલ્યું એમ, ચડતો ને ચડતો રંગ, એ કરવાનું છે. તો જેના માટે મહારાજ સંતોને કહે છે, એકાગ્ર થવા માટે મહારાજ પહેલાં એમની ભ્રાંતિ તોડે છે. હવે અંદર હગડડગડ છે ને ત્યાં જ હલે છે, નિશ્ચયમાં જ હલે છે. પછી સ્થિરતા ક્યાંથી આવે? અહીંયા જરા ખલે ને ત્યાં જો ઓલી પતંગ હોય છે ને, જરા ખલે ત્યાં કેટલી હલે છે, આટલી હલે. અહીં થોડુંક ને ત્યાં આટલું બધું હલે. એટલે આ નિશ્ચયમાં જરા ખલે ને તો આખા બધામાં હલે. કારણ મોટા પુરુષ જ્યારે મળે ત્યારે સૌના ધર્મ પડે. મળે એટલે શું? ઓળખાય. એમ તો બધાને મળ્યા છે. પ્રમુખ સાહેબ એરપોર્ટ ઊભા રહે અમેરિકાન, હજારો લાખો માણસ જોતા હોય, એ મળ્યા ના કહેવાય. મળ્યા આ રીતે એમના વિશે આપણને મોક્ષ ગુરુપ્રાણ ભાવના થાય, મોક્ષદાતા એવું મનાય, એ મળ્યા કહેવાય. તો એવા મળે તારે સૌ સૌના ધર્મ પડે. તો નિયમ નિશ્ચય સેવા બધામાં બરકત આવે. તો ઓલામાં જરા ગડબડ હોય ને, નિશ્ચય ડગમગાટ હોય ને, પછી ત્યાં ગમેલી સેવા કરો ને તમે મજા નહીં આવે. હા, તમે માન મળશે, કોઈ વખાણશે, ઓહો છે, પણ તમને અંતરમાં સુખ નહીં. એમને છે મનુષ્યભાવ રહેશે. જે અસલી કામ કરો એ નહીં થાય. બધું બહારનું બધું માળખું બંધાય છે, અંદર પ્રાણ આવતા જ નથી. નિશ્ચય છે, પ્રાણ છે. હા, ભાઈ 5 12 ઓછી બધું ફરે જુદી વાત છે. નિશ્ચય દ્રઢ થવું જોઈએ. એ જો થયું ને બધી સાધના પૂરી. નિશ્ચય એ જ એકાંતિકપણું છે, કહી દીધું. એટલે એના ઉપર જવાનું છે. એના માટે કોઈ પણ હિસાબે ગમે એમ, એટલે પહેલાં તો મનને એમ બાંધી દેવું તમારે. કાંઈ પણ સ્વામીના વિશે મનુષ્ય ભાવ આવે ને, મનને કહી દેવું કે તારી જાતની કોઈ તું ગડબડ ના કરીશ, તું અમે છાનો રહે. મનને એમ ઠપ કરી દેવાનું. કારણ કે આમાં આપણે સમજ પડી છે જ નહીં આ વાત. આપણે એક જ દ્રષ્ટિકોણથી જોતા હોઈએ અને સમગ્ર દ્રષ્ટિકોણથી જોતા હોય. હવે ક્યાંથી તો પડે? કોઈ બહુ ધર્મવાળો હોય, સ્વામી કોઈ અધર્મી હોય, અધર્મ પણ કઈ લુપડી હોય, અને સ્વામી એને માફ કરતા હોય તો ધર્મ વાળો હોય ને એને ખટકે આમ, સ્વામી કેમ કહેતા નથી, આવું ચલાવી લેવાય આમ તેમ જો. પણ પછી એને નિર્દોષ બુદ્ધિ નથી, એને અવગુણ લેતો હોય બધાને, મારે છેલ્લાના અજ્ઞાન ચોખ્ખી ખવડાવી નાખે. મારે કહ્યું કે ધર્મ નિયમ પાળવા અતિ આકરો હોય પણ અવગુણ લેતો હોય, અને બીજો ધર્મ નિયમ સામાન્ય છે, નથી એવું નથી કહેતા, જો સામાન્ય એને બહુ ખખા નથી, પણ બીજાનો અવગુણ લેતો નથી, તો બેમાં કોનો સમાગમ કરો, મહારાજ પૂછે છે. શું સમજ પડી? આ સમજા જેવી વાત છે, આ આપણે બધા સમજવા જેવી વાત છે. એક ધર્મનીમાં અતિ આકરો છે પણ બીજાનો અવગુણ લે છે, અને બીજો છે સામાન્ય છે ધર્મ નિયમ પણ બીજાનો અવગુણ લેતો નથી, તો મહારાજ કહે બેમાંથી કોની સોબત કરવી? જો મોટો નથી પૂછતા, સોબત કરવાની વાત છે. તો પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા એ કે જે ધર્મ નિયમમાં સામાન્ય છે પણ અવગુણ નથી લેતો એનો અતિશય પ્રીતિ કહીને સોબત કરવી. જો શબ્દો કેવા રહે છે, સોબત નહીં, પ્રીતિ કહી નહીં, અતિશય પ્રીતિ કહીને સોબત કરવી. મારે કંઈ યથાર્થ ઉત્તર થયો? જો તા બધું છે, આ બધું બધે એંગલથી જોવાનું છે, આપણે એક જ એંગલથી પકડી રાખીએ. કોઈ વૈરાગ હોય, નિયમ પાડતો હોય, એટલે આપણે એના માટે રૂ છે, અને બીજાનો અવગુણ આવે આપે, એવું છે બધું. એના વિશે વિશેષ ભાવ થવો જોઈએ, પણ એને વિશે ભાવ થઈને બીજાનો અવગુણ આવે તો ઊંધો રસ્તો થયો. આ બધા આવું થાય છે, કોઈનો બહુ ગુણ આવી જાય ને તો બીજાનો અવગુણ આવે જ. તમને બધાનો ગુણ હોવો જોઈએ ને, ઓલાનો વિશેષ ગુણ હોવો જોઈએ, તો ઊંધું થાય છે. આપણને કોઈનો ગુણ દેખાયો, બીજામાં એક ગુણ ના દેખાય, એનો અવગુણ આવે તમને. હવે આની શું સમાગમ કરવાનું? ઊંધું મારે ભૂસું અંદર ભેરવી દે તમને. એટલે અહીં સત્સંગની અંદર તો જેને અવગુણ આવે એનો સમાગમ પેલું મારી કલંકી, જ્યાં જે અવગુણ લેતો એનો સમાગમ કરાય જ નહીં, કરાય જ નહીં. એ બધું નખોદકાર છે બધું. મેં પહેલાં પહેલાં કહી, એટલે આપણે તો અવગુણ લેવા નથી, પણ કોઈ બીજો લેતો હોય તો એનું સોબત ના કરી, એનો ગુણ લેવો, એના જે ગુણ હોય એનામાં સારું છે, પણ સોબત ઝેર છે બધું, ઉતરી જાય. એટલે મહારાજ પહેલાં અહીંયા જ વાત કરે છે, બીજાને ક્યાં મારો જ અવગુણ આવે છે. જો મનમાં છે મારા દંભે કહીને વાત કરે છે, માને કરે, માન વધારવા માટે કરે છે, અવગુણ આવે કે નહીં? ક્યાં પછી આગળ ભગવાનનો? આ તો અહીંયા છે ને 220 વોટ લાગે તમને, અને ગ્રીડના થાંભલા વાયરને અડો તો 25,000 વોલ્ટે છે, ઉડી જ જાય. અહીંયા તો થાય જ નહીં તમારે, ત્યાં તો બિલકુલ નહીં. આ છે ને દેખાય, પણ આ કરોડો સ્તપ કહે એના કરતાં અવગુણાલ મોટી વાત છે. કરોડો સ્તપ કરી શકાય પણ કોઈનો અવગુણ ના આવે ને, સાધના જબરજસ્ત છે. કામ એમ કહીને અંદર બેઠો બેઠો ગડબડ કર્યા જ કરે. સ્વામી કે 100-100 યુક્તિ કહીને વિષય ભોગવે છે, એમ 100-100 યુક્તિ કહીને અવગુણ લે જ છે. ગમે એમ સાબિત કરી આપે, ન્યાય આપી જ દે કે મેં અવગુણ લીધું બરાબર જ છે. ના બહુ અહીંયા ત્યાં બધું ડાઉન થઈ જાય, બધું આપણે બધી સાધના ઝીરો ઉપર આવી જાય એકદમ. વર્ષે પૂરું નહીં થાય. આ એક એક શબ્દની અંદર શાસ્ત્રો ભર્યા છે. શું થાય, જેટલો તમે ખોલો એટલું નીકળતું જ જાય એવું છે. બધું ભંડાર છે, ભંડાર અંદર માસ્ટર કી બધી. અને આ સરસ તે સારું કરી છે, અને આ જે વાત છે તે મારી ડિટેલ છે, મારા અનુભવ મેં સિદ્ધ કરી છે અને શરીર શાસ્ત્ર મળતી આવે છે. કયું દ્રષ્ટાંત આપ્યું હતું? હા, એરોપ્લેનનું. પછી બીજું એટલે બે કુસ્તી કરતા હતા. હા, ખાટી છાશ. અને તે વાત સભામાં કર્યા જેવી નથી, પણ સભામાં કરીએ છીએ. કેટલી બધી બ્રેક મારી છે, બધી હેન્ડ બ્રેક, લેગ બ્રેક, એર બ્રેક, ઓલી વેક્યુમ બ્રેક, બધી બ્રેકો છે. આગળ ગાડી જાય કેવી રીતે? એક ઇંચ કાંથી આગળ ખસે? આટલી બધી બ્રેકો છે, બધી કઈ રીતે આગળ લેવું? સભામાં કર્યા જેવી નથી. મોટી બ્રેક, વેક્યુમ બ્રેક લાગે, બધું ફેંસલો પૂરો. તો માં ચલાવે છે, એક ઇંચ ખસેડે છે ગાડી આગળ, બ્રેક હોવા છતાંય. આ સંસાર ને છે જે અતિરૂઢો શબ્દ છે, તથા અતિરૂઢો સ્પર્શ, તથા અતિરૂઢો ગંધ, તથા અતિરૂઢો રસ, તથા અતિરૂઢ રૂપ, જે પંચ છે, તેમાં મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું. એમાં અતિશય ઉદાસ રહે છે. હવે મહારાજ કે ના, નિષ્કવાણ સાહેબ બોલે તો બરાબર છે. નિષ્કવાણ છે, વૈરાગ એવો હતો ને જોરદાર તોડી નાખે. મારા તો શિખંડપુરી બધું આરોપતા હતા, છતાં આ વાત કરે છે. કોને મનાયા? દમ લાગે છે કે નહીં? ઉપર માં કહે છે વાત સાચી છે, તો દમ લાગશે. આમ વાત તો આમ કરે છે, ના તું આમ તો આમ ચાલે છે, લાગે કે નહીં? નિષ્કવાણ સ્વાય આ વાત બોલે ને કે અતિશય રૂડા શબ્દ, અતિ રૂઢ, તો એમાં મને મન ઉદાસ હોય તો હજુ સમજી શકાય. મારા થાર જમે શિખંડપુરી મહારાજ કહે છે મને અતિશય ઉદાસ મન રહે છે, તો જાય છે ક્યાંથી અંદર? જો એટલે જ મહારાજ કહે છે, મહારાજ જમે છે એટલે જ આ વાત કરે છે. જમતા ના તો વાત ના કરત, તો શંકાનો પ્રશ્ન જ ના થત ને. પણ શંકા જાય જ એમ, એટલે મહારાજ વાત કરે છે. અને જે સારા પંચ છે તથા નરસા પંચ છે, તો બે સમ વર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખવું તે પણ સમ વર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. ગણ્યા નહીં, મહેમાનને ત્યાં જતા ગયા અથવા કોઈ એને રાજી રાખતો ના ગમતું તો નથી ખાતા. બોલો, તમારે જ કરવું પડે, નથી એમ કરતા. આ મોટા પુષ્કરમાં શું નવાઈ? એ રાજી રાખવા માટે બધું કરતા હોય, છતાંય તો યોગી આપે છે ને, આઈસ્ક્રીમ આવે ને તો આમ ઠંડી ચીડી જાય. હવે તો અડ્યા જ ના હોય, હા એમ શરદી થઈ જાય, આવું થાય. પણ તોય શું કે આવું આઈસ્ક્રીમ હોલ હિન્દુસ્તાનમાં કોઈ ના બનાવે. કે દહીંના વાડકા રાજકોટ આપે નાનભાઈ શેઠને, ત્યાં એક એક વાડકામાં જુદું ઠરેલું હોય દહીં બધું, એ રીતે સરસ, એટલું ટોપ હોય ને. યુવિયા ખાધા વિના કે હોલ હિન્દુસ્તાન આવું દહીં ના મળે. ઓલા બચ્ચા ઓલા ઓલો છે ને, ઓલા શબ્દમાં જ ઘૂંચવે, ઓલું જુએ જ નહીં. સ્વામી અડ્યા ખાધું કે નહીં જુએ, ઓલામાં જ ખુશ થઈ જાય, કહો બાપાને ગમ્યું, ફરી વાર બરાબર બનાવે. બાપા લેતા ના તો ઓલાના મનમાં થઈ જાય. તો જો ભગવાન જો આગળ આવશે જ વાત. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચઢાવે તથા ધૂર નાખે, બે સમ વર્તે છે. થાય આપણને મુશ્કેલ છે એમને છે, આ દેખાતું નથી, કોઈ પ્રસંગો બન્યા નથી, આપણને ક્યાંથી માપ નીકળે? તે કોઈ વસ્તુ કંઈક આ ઘડિયાળ છે, ફાયર પ્રૂફ છે, પણ આગ લાગે ત્યારે ખબર પડે ને, એ પહેલાં ક્યાંથી ખબર પડે ફાયર પ્રૂફ છે કે નહીં? આ ભગવાન એવું છે, કેટલી વસ્તુ પ્રમુખ સાહેબ કેટલાય ગુણ છે અંદર, પણ અવકાશ હોય ને ગુણ બહાર આવવા માટે. આ પ્રસંગ જ ના બન્યા તો ક્યાંથી ઓલા ગુણ બહાર આવે? એટલે અહીંયા છે ને નિર્દોષ બુદ્ધિ, એવા શાસ્ત્રીમાના વચ્ચેને માનો બસ, બીજું કાંઈ નહીં. યોગી આપણે કહ્યું માનો, એમના વચ્ચે વિશ્વાસ રાખો, આ ગેરંટી તમને આપે ફાયર પ્રૂફ વોટર પ્રૂફ પતી ગયો. તમે વિશ્વાસ લઈને ઘડિયાળ લઈ લો છો, પછી કંઈ પ્રૂવ કરવા નથી જતા, કંઈ પાણીમાં ડૂબોળી નથી રાખતા 24 કલાક કંઈ. એમાં મોટા પુરુષાર્થને કહ્યું, યોગી આપણે કહ્યું કે શાસ્ત્રીવાન પ્રમુખના રોમનો ફેર નથી, પતી ગયું. જો આજે બધા વાક્યો લખ્યા બહુ સારા વાક્યો વાંચજો બધા. પાછળ ગુરુ પરંપરા પાછળ સ્વામી માટે સરસ સુંદર વાક્યો બધા લખ્યા છે, બહુ એકદમ એક્સ્ટ્રાઓર્ડનરી છે. બધા વાંચજો તો ખ્યાલ આવે. પછી એમાં વિશ્વાસ રાખવાનો, આપણે અનુભવ ક્યારે થશે ને ક્યારે બધું, તમે નવરા સ્વામી ભેગા રહેવું પડે પહેલાં તો. હવે ભેગા રહેતા નથી ચાન્સ મળતો, બાપા એમની ક્રિયામાં હોય, બહાર બહાર આવીએ ખાલી સવારે પૂજામાં દર્શન થાય બી બાકી ને હવે બધું. હવે તો વિશ્વાસ એ બીજી વાત જ નથી, તારું મળે. અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે. આપણે ભલા શાક બકાલું વેચવા નથી કહેતા, એમાં વિશ્વાસ રાખવાની. એમનો જીવન જુઓ તમે, આગળ પાછળ જુઓ, મોટા મહાન પુરુષ જેમને મળ્યા છે એમના શબ્દો વિચારો, એના ઉપરથી પણ આપણને લાગે ભાઈ વિશ્વાસ કરવા જેવા પુરુષ છે. એટલું સિદ્ધ થયું ને, ઘણી મોટી વાત છે. તમને એવું લાગે વિશ્વાસ કરવા જેવા પુરુષ છે એટલું થયું ને, તો એ બહુ મોટી વાત છે. પછી એના વાક્યમાં વિશ્વાસ આવે આપણને, પછી કામ થાય. નથી કહેતા વિશ્વાસે રેતીમાં વાણ ચાલે, લો. અને આખી દુનિયા વિશ્વાસથી જ ચાલે છે. ઓલામાં તો ખાસ બે નંબર, તો બધું વિશ્વાસ ઉપર જ છે. કોઈ સહી સિક્કા સ્ટેમ્પ હોતા જ નથી, અને તોય સહી સિક્કા સ્ટેમ્પ કરતા વધી જાય. બોલો, ઓલા હજુ ફરી જાય, આ નોય મારી સહી તારા બાપની છે, એક નંબરમાં સહી કરી તો ફરી જાય. બે નંબર કાંઈ કાંઈ ના આવતા, બસ એમ ચાલ્યું જ જાય ગાડું. એટલો વિશ્વાસ રાખો, બે નંબર એટલું તો રાખો, બધું પાર પાડી દેશે. અને એમાં નથી બનવો વિશ્વાસ હોય તો આગળ કોઈ પ્રગતિ થઈ જ નહીં શકે, ગેરંટી. ગમેલો મહિમા સમજો, વિશ્વાસ ના હોય ને કાંઈ ના થાય, કાંઈ ના કરી શકે. ભગવાન લબડાય. હા, વિશ્વાસ કોઈ પણ વ્યવહારની અંદર પણ, પતિ પત્ની વિશ્વાસના ના ચાલે ગાડું, છૂટાછેડા આમ છૂટી પડી જ જાય. બધું કોઈ વ્યવહાર હોય, બાપ દીકરાનો સંબંધ હોય, પછી નોકર હોય, શેઠ હોય, હવે ત્યાં દુકાનમાં ગ્રાહક હોય, માલિક હોય, વિશ્વાસથી બધું ચાલે છે. આખી દુનિયા વિશ્વ પર ચાલે છે. વિશ્વાસ જો નીકળી ગયો, પતી ગયો, પ્રાણ જતા રહ્યા, તો અહીંયા તો એ બહુ મોટી વાત છે. વિશ્વાસ એ કંઈ બને એવું જ નથી. અને બીજી વાત, વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે, એમનું જીવન જો તમે, એમની રહેણી કહેણી જો, એમનું બોલવું ચાલવું, એના ઉપરથી ના વિશ્વાસ. ખાવ આપણે બોલું નથી કહેતા, અંધશ્રદ્ધા નથી કહેતા, શ્રદ્ધાની વાત કરીએ છીએ. ગમે એમ આપણે નથી વરગાડી દીધા તમને, હા ઓલા બુદ્ધુનો બેલ હોય એમાં નથી જોડતા તમને, જેને આ મોટા પુરુષે સેવા છે, એમને એવી રીતે ગુણ પ્રાપ્ત કર્યા છે, રાયપો લીધો છે, પ્રસંગો એના ઉપરથી આપણે વિશ્વાસ રાખવા જેવા પુરુષ લાગે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે સંવર્તે, તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સંવર્તે. ને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધા હરિભક્ત સરખા જણાય છે. લો, કહે કે આપણને લાગે કે ના સ્વામી આને વધારે માને છે, અમને ઓછું માને છે, સ્વામીને વધારે બોલાવે, મારે ના પાડે. તમને દેખાય છે, તમે એવું કરી બેઠા તમને એવી દ્રષ્ટિ થઈ ગઈ છે, કંઈ છે જ નહીં એવું. અને મારા અંતકરણ વિશે અતિ વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. જો અતિ તીવ્ર પણ બીજા તો બારી નાખે સામે માણસને. યોગીયા પણ કેટલો વૈરાગ હતો, ઠંડો હતો, ઠંડો કોઈ ઠંડક થઈ જાય બીજાને, બીજાનો વૈરાગ તો બારી નાખે ઓલો ઊભો હરગી જાય તમારે. નિષ્કવાન સાહેબ તકલીફ પડી, ઓલું પત્રમાં ઓલું દૂધપાક આવ્યું ને આમાં લાફો મારવા લાગ્યા પોતાના ગાલમાં. સંતો દોડ્યા ગોપાલ સ્વાઈ પાસે, ગોપાલ સ્વાઈ સ્વામી સ્વામી નિષ્કર્ષ આવું કરે છે. ગોપાલ સ્વાઈ દોડતા બે મણનું દૂધ ઢોળી નાખ્યું ગટરમાં. કહે નિષ્કર્ષ સાહેબ કે તમે હવે રહો અહીં, સમાગમ કરો, તમે રહેશો ત્યાં સુધી કાચી રસોઈ બનશે, આવું ગેરંટી આપી. ત્યારે નિષ્કર્ષ સાહેબ જરા હૈયા ધારણ થઈ, ત્યારે એમનો ચેલો બોલ્યો, ચોળી ફાળ ખાતો નહીં, ખાવા દેતો નથી, જાઓ બેલેન્સ બેલેન્સ ના રહ્યું. જાય પ્રમુખ સાહેબ યોગીયા પણ છે ને બેલેન્સ રહેતા, એમનો પોતાનો વૈરાગ બીજાને ખબર ના પડે, જે કરતા હોય ને કોઈને દુઃખદાયી નહીં, સુખદાયી આમ એને શીતળ શાંત એવું બધું હોય. એટલે આ તો કુસ્તી બધી કેટલી બધી કરવાની છે. અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. ગુણ સારો છે તીવ્ર વૈરાગ, પણ એનું જો તમને એનું સુખ આવતું હોય કે મારા જેવો કોઈ વૈરાગવાન નથી, તો પાટા ગાડી ઉતરી ગઈ, તો ભગવાનનું સુખ લેવાનું છે, આમાં ક્યાં ઘૂસી ગયા. માન એટલે બધા ગુણનું માન આવે છે ને એનું સુખ નથી લેવાનું. તાર હોદ્દો પૈસા સત્તા એનો પણ સુખ નથી લેવાનું, ભગવાનનું આ બધું બાદ કરે તો ભગવાન સુખ આવે. હવે આમાં જ હલવાઈ ગયા, અરે ટ્રાફિક જામ હોય છે ને એટલે બાયપાસ રસ્તો કાઢે છે, ખરું છે, પણ ટ્રાફિક જામ છે આ બધું એમાંથી રસ્તો કાઢવાનો છે આપણે. આ બધું માન આવે, આ આવે, તે આવે, બધું એની અંદરથી રસ્તો, ભગવાન તો ત્યાં છે, કેવી રીતે પહોંચવું છે. પછી આ બધી ગીર્દી એટલી બધી છે ને, ટ્રાફિક જામ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર બધું પસાર થતાં થતાં એટલે સામે તો હરખોરે જ નહીં, છોલાઈ ગયો હોય, હોરાઈ ગયો હોય બધું, ત્યાં પહોંચતા હતા કેટલાય ગવાઈ ગયો હોય બધું, આવું થાય. મહારાજ કહે આ બધા મારામાં કાંઈ નથી, આ તમને દેખાય છે એનું કારણ તમારામાં છે, એટલે આપણામાં બીજામ દેખાય તમને. અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તો રૂપિયાને સોના મોની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, ભાર નથી જણાતો. પહેલાં છે ને લોકો અહીં બાંધતા હોય રૂપિયા ઉપિયા હોય ને લાંબી એમ ચેઇન જેવી હોય અંદર ભરી દે, આમ કોથરી હોય લાંબી એમ પાઇપ જેવી એમ કપડાની હોય, એને બધું ભરીને પછી બાંધતા હોય પૈસા અંદર. અત્યારે ખ્યાલ નહીં આવતા, હવે બધું નીકળી ગયું બધું, પહેલાં આ રીતે કરતા. પછી પહેલાં છે ને અંદર પાકીટ હોય, અંદર ખિસ્સા એની પાકીટ હોય એમાં રાખતા છે, હવે બધું નીકળી ગયું. હવે તો ઓલું કાર્ડ આવી ગયું ને તમારે, હા હવે બધું અંદર આવી ગયું, પૈસા આખી બેંક આવી ગઈ અંદર બધું, એટલે બધું ફરી ગયું બધું ચેક. પહેલાં બધું આ બધું કરવું પડતું. જેમ કોઈક માથે પાણો પાડ્યો હતા રૂપિયાને સોનાવાની વાંસળી કેળ બાંધી તો ભાર જાય તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. સારો ગુણ છે આપણે એનો આમ રહે આમ જરા આમ થોડુંક, ભલે ભગવાનનું સુખા પણ થોડું હોય લઈ લેતા, દલાલી ખાઈ લેતા. બોનસ બોનસ, દલાલી નહીં ભાઈ. એક જ ભગવાન છે, બીજું કોઈ આનંદ લેવાનું નથી. હા, બીજું ઘટાડી દે પાવર. ધારો ભગવાનનું સુખ છે 50 આંકડો મૂકો તમે, પછી તમે તમે કંઈ હોદ્દો ધરાવતા તો એનો 5 માર્ક મૂકો. હવે જો 55 ના થાય, જોજો ભગવાનનું સુખ 55 ના થાય, 50 ને 5 ઘટે, 45 થાય ભગવાનનું સુખ. ઓલું માનનું સુખ ના આવે, 57 સુખ ના આવે, તો 50 છે ભગવાન સુખ, 50 રહે તમને. પણ બીજું સુખ આવવા લાગે ને તો ઘટે, વધે નહીં, એવું છે. અહીં તૂટ પડ્યા, આ તો સાબિત વસ્તુ છે. એ બીજું કોઈ પ્રકારનું કોઈ આનંદ આપણે રાખવું જ નથી. એક ભગવાનનો જ આનંદ એ આપણે એ રીતે ગોઠવણ કરવી, તે વિચાર કરો. એ ભગવાનનો જ આનંદ, એ ધળ આશરો એને જ કયો છે, બીજો કોઈ આશરો નહીં. પંચ વિષય, ખાન પાન, આ બધા કોઈ કરવું પડે બધું, છતાં એનો આનંદ નહીં. નોકરી ધંધો પૈસા હોય તો પાસે, પણ તો એનો આનંદ નહીં. આનંદ ભગવાનનો, બુદ્ધિ છે, ડિગ્રી છે, બધો હોદ્દો છે, એનો આનંદ નહીં. ભગવાન મળ્યા છે એનો આનંદ રાખો, પ્રાપ્તિનો આનંદ એ આપણે કરવાનું છે. પહેલાં તો પ્રાપ્તિ, પછી એનો આનંદ, એનો જ આનંદ, બીજું બધું વચ્ચે ના આવે. તોલાનો પાવર વધે તમારે. અને આ મારે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, મારે છે જ્ઞાન છે જે હું ભ્રમ છું તેનો પણ ભાર નથી જણાતો. એટલે કેટલું બધું છે, કેટલું માણસ કરે વિચાર કરો, પોતાનું ભ્રમ માને હું ભ્રમ છું, તે ખોટું છે. ખોટું નથી, એનું માન આ બધા મૂરખ છે, જડ છે, હું ભ્રમ છું, ત્યાં વાંધો આવે છે. બધાને ભ્રમ જોવાના છે, તમે એકલા ભ્રમ છો ને, આ બધી ભ્રમની મૂર્તિઓ છે. ભગતજી ના કહ્યું બધા ભ્રમની મૂર્તિ દેખો, આપણે પોતાને પણ નથી જોતા, બીજાને ક્યાંથી જોવાના છો, પોતાને જોતા નથી. અને આવે બહારથી બીજાને જોતા થાવ ને તો પછી તમે પોતાને માનવાના, આવું છે. ના જે ઉપરથી હું કોઈક પદાર્થને વખાણું છું, જો વાત કરી હતી ને યોગી આપ હોલ હિન્દુ આવો દહીં ના મળે, જો આપ મહારાજ કહે છે ના. અને આ જે હું ઉપરથી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુ વખાણું છું, તે તો જાણી જાણીને કરું છું, બાકી મારાનો કોઈ સ્વાદ છે જ નહીં એમાં, પણ જાણી એને કરવું પડે. ઓહો બહુ સારું, ઓહો બહુ સારું, વખાણ તો પ્રશ્ન બહુ ઓછું હોય, વખાણતા જાય છે, તૂટી જાય સત્સંગ. જો કુ વખાણ હું આવો દહી લાવ્યો છે ખબર પડે છે પછી. પણ ગમે એવું હોય ને, કચરા બી નાખવા જેવું પણ તો વખાણે ને, ઓલું પાવર ચડી જાય, બસ બાપામાં હેત વધાર થાય, આવું છે. જે જે પદાર્થની છે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કાર જોડું છું, તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. જ્યારે ઢીલી મૂકું છું ત્યારે તરત પાછી વરી આવે છે. જેમ આકાશને પથ્થરો ફરે તે જ્યાં સુધી હાથને જોરે ઠેલાય ત્યાં સુધી આકાશને વિશે રહે, પાછો પૃથ્વીને વિશે આવીને પડે. પથ્થરો આપ ફેંકીએ ને આપણે એ રીતે જાય, પહેલાં સ્પીડમાં જાય, પછી ઉપર ધીમે, પછી ધીમે ફટ આવી જાય, ટકે નહીં. એમ મારે કે મારી વૃત્તિ ઇન્દ્રિયોની પદાર્થમાં નાખું ને, પહેલાં તો મન જ ના નાખું, તરત પાછી ચોટી ના જ આપણે તો ગઈ ને ચોટી જ જાય, 15 જણ ઉખ નહીં, એવું થઈ જાય. વિલે પાર્લે સભામાં બાળ મંડળની સભા હતી, બાળકો ગોઠવી અને બેઠા હતા, કંઈક વાંદરો આવ્યો, બધા ફરી ગયા, બધા આખું પોઝ જ ફરી બધું, બધા જોવા લાગ્યા. એટલે મામા હતા ને ત્યાં, એ બધા બધા ઊંચકી ઊંચકીને આમ સીધા મારી બાજુ કરી, તો પેલો પાછો ફરી જાય. આપણે એવું છે, ભગવાન અંદર નાખ પડે તો પાછી ઉથડકીને આવે, આપણે ચોટી નીકળે જ નહીં. આ તો જો સ્વામીનું આપણું બહુ જૂ છે, એક ના સમજતા. જેમ આકાશને પથ્થરો ગાય જ્યાં સુધી હાથને જોડે કંઈ ઠેલા ત્યાં સુધી આકાશને જ રહે, પછી પાછો પૃથ્વી વિશે આવીને પડે છે. અને જેમ પૂછેલ ઢોર હોય તેને માણસ બળાત્કાર કહીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે, અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પાછો પડી જાય છે. તેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય, તે પુરુષને 10-20 કે કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ ભાંગી ના શકે, માંડ માંડ ખાય. તેમ વિશેષ ઉન્મુખ બળકારી વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય રદ છે, જે આકાશ છે તેને છે વર્તે છે. કે આવું મને જ રહે છે, જે બધું વિષયમાં વૃત્તિ પાછી વળી જાય છે, એનું કારણ શું છે? અંદર હૃદય આકાશ એટલે ત્યાં તેજ છે, ત્યાં મૂર્તિ છે, એને વિશે મારું મન ચોટેલું છે. એટલે પછી બહાર પછી ઉખળેલું છે, ચોટ્યું જ નથી, પણ પ્રશ્ન જ ક્યાં છે? અંદર સદાય કાળ અંદર અંતરદૃષ્ટિ અંદર જ જોવાની મજા આવે છે, બહાર જોવાનું ગમતું જ નથી. એનું કારણ આ છે કે આ રીતે મારી વૃત્તિ ભગવાન વિશે જ જોડાઈ ગઈ છે, બીજું કોઈ માલ મનાતો નથી. પછી આ બધી વાત કાલે છે ને વિમો છે સહદાન સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગવજી મહારાજની જય. શાસ્ત્રી મહારાજની જય. યોગી મહારાજની. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાઈ મહારાષ્ટ્રી મહાસ્વામી જય. વચનામૃદ્વેશ્વરાની મહાસ્વામી જય. જો આજે તો 9 વર્ષ છે અને આમાં તો બધાને આશીર્વાદ છે. યોગી બાપા, પ્રમુખભાઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, બધાના આશીર્વાદ છે. આપણે આ આશીર્વાદ સામાન્ય ગણી નાખે છે. વેણમાં પણ આશીર્વાદ, શ્રીજી મહારાજના આશીર્વાદ કેટલી મોટી વાત છે. આપણે તો 84 લાખમાં ફરતા હતા, કેટલા જન્મ લીધા છે પણ તો એ પાર આવ્યો નથી. હવે આ છેલ્લો જન્મ છે. બધાનો ગુના જોયો કર્યો, બધો માફ. અને બધા મૂર તો તને મને ધને સુખી થા. ધન લઈ લો તો શું બાકી, ધન લઈ લો તો શું બાકી, કાંઈ મજા ના આવે. એટલે એ તો જોઈએ છે, બધા વ્યવહાર છે. અને ભૈરા છોકરા છે બધા, એ તો જોઈએ છે. પણ એમાં આશક્તિ ના હોય એટલું જ કરવાનું. આશક્તિ તો ભગવાનમાં સંતમાં હોય એ કામ છે. વ્યવહાર કરવું પડે કે આપણે. તો તમે કરશો શું? પૈસા, માલ મિલકત બધું જોઈએ અને પછી ભગવાન ભજે.
1: પણ આપણે ભગવાનને પહેલા રાખવા, ભગવાન લીધે બધું જ થાય. ભગવાન હોય તો બધું કાર્ય થાય. અને સંપ, આપણે સંપથી બધું કાર્ય કરીએ. સંપથી કાર્ય થાય ને, સંપીને એ કામ પાર પડે. અને નહીં તો આગું પાછું થોડું હોય, લબડાય, એનામાં બધું બધું બગડે. સંપથી, અને સંપમાં શ્રીજી મહારાજ રાજી થાય. મોટો મુદ્દો હોય, ભગવાન રાજી થાય એટલે બધું થાય. તો મહારાજ જો શ્રીજી મહારાજે વાત કરી, સમ સુરત ભાવ, દયા અને મર્યાદા, આ ચાર હોય ત્યાં ભગવાન વસે છે. આ ચાર એમાં ફેર પડે એટલો ફેર પડે, પણ આ ચાર ભગવાન વસે છે એનાથી મોટી કઈ વાત છે? જે આ ચાર રાખે ભગવાન વસે છે. અને આપણે તો ભગવાનનું જ કામ છે, બીજું બધું તો ઠીક છે, પણ ભગવાન અને સત્સંગ શા માટે કરીએ છીએ? ભગવાનને પામવા, ભગવાનને ધારવા, એના માટે કરીએ. એટલે આ સંપીને કાર્ય કરીએ. સંપથી બહુ બહુ બહુ કાર્ય થાય. અને અને શ્રીજી મહારાજનો આશીર્વાદ છે એ આપણે બધું ધારું. અને બધાને આશીર્વાદ છે, યોગીઓ, પ્રમુખ સાહેબ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીરાન સાહેબ, ભગતજી મહારાજ, બધાના આશીર્વાદ એમાં પ્રાપ્ત થાય છે. સદાન સાહેબ.

જો આપણે તો મહારાજ સ્વામીને બધું સોંપી દીધું છે, આપણે લેશ કહેતા લેશ પણ ચિંતા નથી, એમને એ બધું ચલાવે છે, આપણે એમના છીએ, તમે એમના છીએ બધા, અને એ બધું કાર્ય નિશ્ચિંતપણે ચલાવે છે, આપણે કોઈ ચિંતા નથી જરાય પણ, બધું ભગવાનનું છે, બધું એ જ કરે છે, અને આપણે તો નિશ્ચિંતપણે આનંદ કરીએ છીએ. બસ હરિભક્તો સંતો બધા ખૂબ સારા છે, કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા છે, એમના જ છે, એમની અંગત પ્રોપર્ટી છે આ સંતો, એમની અંગત પ્રોપર્ટી છે, એમને સંતો મહારાજ જ કહું છું, મને સંતો હરિભક્તો અતિ વાલા છે, અતિ વાલા, એટલે આપણે એમના છીએ, જેટલા એમના થઈશું એટલે આપણે વાલ ઉતરશે, એટલે બીજી બધી આસ્થા છોડીને ધ્રળ ધ્રળ આશરો મારા સ્વામીને કરો, કે જેમાં કોઈ પ્રશ્ન રહે નહીં. સંતો હરિભક્તો હમણાં કીર્તનમાં આવ્યું, અમે તમારા તમે અમારા, એટલે અમે બધાને મળવાની ઈચ્છા રહે છે, બધાને ખરેખર કહેવાની વાત નથી, પણ હવે થઈ શકે એવું નથી, સત્સંગ એટલો વધ્યો છે, સંતો બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે અને ઊંડા પાયા છે, એવા હાલે હાલી જાય એવું નથી, એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલાવે નથી. આપણે યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી, એ હરિભક્ત શ્રીજી મહારાજ એ કહ્યું છે, શ્રીજી મહારાજ મૂળમાં મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે. હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી, કારણ શરીરની એ તો એટલું ગહન વસ્તુ છે, પણ મહારાજે કહ્યું ધારો કે 10,000 ટનનું ગડર હોય લોખંડનું, હવે એને પાવડર કરતાં કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલું તંત્ર ઊભું કરવું પડે તારે પાવડર થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય એવી વાત કરી, 10,000 ટનનું ગડર પાવડર કરવું હોય એના થાય, એટલે કારણ દે એટલું કઠણ છે, એનાથી કઠણ છે કોઈ રીતે ટળે. મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ દે ટળ્યો નહીં, અને મહારાજ કે અમારે દૂસરા અવતાર તો કાર્યકારણ અવતાર હે, અમારા અવતાર તો કારણ દે કે નાશ કે વાસ્તે, મૂળમાં અને બધું એટલે ભ્રમરૂપ થઈ જાય, બીજું કોઈ તંત્ર આડું રહે નહીં, તો એવું કારણ દે એવો, એટલે કોઈ દેશ ટળે નહીં, અનંત જન્મ લીધા એટલે કારણ દેશ ટળે નથી. પણ મહારાજે યુક્તિ બતાવી તો ભગવાનના સંતમાં તો હેત હોય, પણ હરિભક્તોમાં અંદર કેવું હોય, એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે, એટલે મૂળ જે મહારાજ જે કરવા આવ્યા છે એ વાત કરી. અને
પછી કારણ દે ટળ્યા પછી તો કાંઈ બાકી રહે જ નહીં. ત્યાં અક્ષરધામમાં એકાંતિક ભાવને પામી ગયા અને બીજું કંઈ રહેતું નથી. એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં એવી વાત છે. તો આવું બધું આવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે. તો પણ મૂળ શું કહ્યું, તમે અમારા અમે તમારા, એટલે હરિભક્તો સંત બધા અરસ પરસ હેત પ્રીત રાખી એમ ચૂકો નહીં. બીજા સ્વભાવ સામુ ના જોવા આપણે, અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું. આપણે સ્વભાવને લીધે જો એનામાં 100 સ્વભાવ હોય, અરે એક સ્વભાવ 99 સ્વભાવ સારા હોય પણ એક સ્વભાવને લીધે આપણે એને 0 માર્ક આપીએ. જોજો તમે તપાસ કરજો, કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં સ્થિતિ ટળી જાય. અને ખાસ કરી બરોબરીઓ હોય એટલે તમારો વિરોધી હોય, એક દોષ દેખાવાથી બધું ટળી જાય. તો હેત પ્રીત રહે જ નહીં. મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરું જેટલું માને છે, ભગવાનની રીત આ છે. તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે, એકબીજાનો મહિમા સમજે, દીવ ભાવ રાખે, દાસ ભાવ રાખે, એ બધાની વાત કરે છે. નો નેગેટિવિટી આ સત્સંગમાં, અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડી મૂકે, કારણ કે એમાં આપણને જ નુકસાન છે. અભાવ ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરી છે. આપણે કોઈને સજા કરવી હોય તો અભાવ ગુણ લેવા, પણ એને રિવર્સમાં એ તમને જ માથે પડે. તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય. સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવ ગુણમાં પડીએ તો. અને અભાવ ગુણ અને પ્રાપ્તિ કેટલી મોટી છે. અનંત અનંત જન્મથી આપણે ભટકીએ છીએ અનાદિકાળથી. 5 તત્વ અનાદિના છે, એમાં જીવ પણ એક તત્વ છે. જીવ જ્યારે મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ, પણ આપણે ભટકણમાં આટલો સમય વીતાવી દીધો. એટલે હવે તો ખાસ મહારાજની રુચિ, મહારાજની આજ્ઞા, મારાને એમણે એ જે ગમે કરવું આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણના તો મહારાજે પણ કેટલું, મહારાજ કે કોઈ સંત કોઈ હરિભગતનું કોઈ ઘસાતું બોલે, એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ મારી વાત. મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંત ને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે આવું રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં અને એ બધી વાત, એને સખત ખંડન કરે. મારે ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, આ ભાવ ગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે એ આપણું ડાપણ કહેવાય. આપણે વાત કરીએ છીએ, મહારાજ અનંત બ્રહ્માંડની નાડી મહારાજના હાથમાં છે, પણ આ 4 હરિભક્તની નહીં. એ 4 હરિભક્તને મારે જોવા પડશે, આવું અજ્ઞાન છે. ખરેખર
આનંદ બ્રહ્માની નાળી એમના હાથમાં છે કહીએ છે, પણ આ ચાર હરિભક્તની નથી એટલે મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું. એટલે એમની ઈચ્છા તો નથી અભાવ ગુણમાં, પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય, બધું આ ક્યાં ઘૂસ્યું બધું. એટલે અને જો આપણે માન બહુ નડે, હવે ચોથી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ હો, એને ઉઠાડીને તમે ચોથી લાઈનમાં મૂકો અને એને પહેલી લાઈનમાં મૂકો, શું થાય? આપણે બધા ડાપણ કરીએ પણ એકદમ હલી જઈએ. આ જીવન નિયમ લઈ લઈએ, આ મંદિરમાં પગ મૂકે બીજો આ જીવન, એક જરાક અપમાન થયું આટલું. અને ભગવાન તો કરતા જ નથી અપમાન, યોગી બાપા પ્રમુખ સ્વામી માર તો કરતા જ નથી, એ તો આપણને સાચવે છે. પણ કોઈ હરિભગતની ટક્કર કોઈ ન વાગે, નો કહું પરમનન્ટ આ બધા. એટલે આ સત્સંગ આ છે, સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માણી ભગવાન તેને તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માણી છે, ભગવાન આપણે દાવો કરતા નથી. તો આપણે એક દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે. સત્સંગ નિર્માણીપણું રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા, અમે તમારા, કેવા એક મેક થઈને ભગવાન રાખ્યું નથી. ભગવાન તો કેટલા સમર્થ છે, એક સૂર્યનું તેજ ખમાતું નથી. એક સૂર્ય અરે ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી, મનુષ્યતન ધારીને આવ્યા છે. કેમ કે અને આપણી ભેગા ભરી ગયા, અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે અમારે તમે ભગવાનની સામર્થ્ય જોવાની ઈચ્છે, અનંતગુણી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એવા બધા એ ભગવાન પોતે જ હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે, સજાતી સજાતી પણ રાખે. અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એ કહીને, એટલે વિશ્વાસ જોઈએ. આ ભગવાન જ છે, ભગવાન જ છે. ગમે એવું કરે, આપણે ગરીબ જો નિત્યાનંદ સ્વામી મહારાજમાં કે નિત્યાનંદ સ્વામી મહારાજ પૂછ્યું કે મારે તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? મહારાજ એમને કહ્યું, મહારાજ તમે પરણ્યા હો, એમાં જ કેટલાની વિકેટ ઉડી જાય, પણ વાત કરે એમાં ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ તો એમણે અદીબાની, મારે કહ્યું એમણે અદીબા સાથે પરણાવો, કેટલા ઊંડા ઉતરી ગયા. ખરા ખરા ભક્ત હતા પંચાલાના, 7 વર્ષના હતા અમે. એટલે એવું મહારાજ તો કરતા જ નથી, એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ. અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં ભગવાન, પણ જે એટલે એ સાચું છે. આપણું નિશ્ચય એ જ સાચો છે, એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ યોગી આપા આમ બેઠા હોય ને અને ઊંચું કરીને ભૈરવ સામું જુએ, શું થાય?
બધી વિકેટ તૂટી જાય બધી. એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છે, એમને જરૂર નથી, પણ આપણે માટે એ પારો પડે. એટલે આ બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દેવભાવ રાખવાની વાત કરી છે. એમનામાં તો કેટલો દેવભાવ છે, મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને માનને ઈર્ષાને અદેખાઈને એ બધો કચરો જ છે. આપણે સત્સંગ તારે સમજાય અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ જ છે. એટલે આવું આપણે રહીએ તો હેત પ્રીત. મહારાજ બીજી વાત કરી, હવે આ બધી વાત તો બહુ અઘરી છે, દીવભાવ મહિમા સમજમાં દાસન દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું નવમું, કે અમે નેરુ જ્ઞાનનું વચનાવ છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો. આ રીતે કંઈ કાચપ હોય તો ન ઘટે. પછી મહારાજે એક વાત કરી કે જે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય ને કંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય નથી કે ભગવાન સાથે એવો સાધુ મારો એવો દ્રઢતા કરી એમના સિવાય એમનો આશરો અને બીજો કોઈ આશરો રાખવો નહીં, કોઈ પોલ ના જોઈએ. એક તો આ નિષ્ઠા ભગવાન, અને પછી એ જે ઈચ્છા રાખે છે એ રીતે આપણે વર્તું તો બધું કામ થાય.

મનમાં રાખવો નહીં, એના ગમે એવા સ્વભાવ હોય આપણે શું લેવા દેવા, ભગવાનની ઈચ્છા છે એટલે આપણે દીવ ભાવ રાખવો જ બસ. સદાનંદ સાંઈ મહારાજની

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં બધા પ્રશ્નો આવ્યા છે, શ્રીજી મહારાજને આવ્યા છે આપણને, પણ એ બધા પ્રશ્નો વાસ્તવિકતા છે, એમાં તથ્ય ઘણું બધું રહેલું છે, હકીકત છે. એ પણ આપણે કોને અપીલ કરીએ? શ્રીજી મહારાજ જે ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, એને વાત કરી શકીએ, અને એ તો દયારૂ છે, એ સ્વીકારે છે બધું, બધું આપણું અંદરનું બધું જાણે છે. પહેલાં એમને અપીલ કરી એટલે જે બધાના દુઃખ દર્દ સમસ્યાઓ અને જે હમણાં વાત કરી બધી વાત, એ બધાનું નિરાકરણ થાય, બધાના પ્રશ્ન હલ થાય, અને ઉપરથી આ તો પ્રશ્નનું નિરાકરણ થાય, પણ ઉપરથી તને મને ધને બધા સુખી થાય એ પ્રાર્થના. કેમ કે એમ તો જરૂર છે, વ્યવહારમાં ખાસ જરૂર છે, અને તમે બધા વ્યવહારમાં પડ્યા છો એટલે ખાસ, ભલે સત્સંગી હોય, ગમે ઈચ્છા ધરાવતો હોય કે અમારે કાંઈ નથી, એક ભક્તિ ભક્તિ જોઈએ છે, પણ છતાંય આ તો બધાની જરૂર પડે, તો એ તો ફેર એટલો કે દાવો ના કરે, ભગવાન કેમ આપતા નથી, કેમ મારું સાંભળતા નથી, એવું ના થાય. એ તો સામે બંદૂક લઈને થયા, પણ વિનંતી થાય કે મહારાજ જો આ બાળકોએ વિનંતી કરી એ રીતે, બહુ સારું બોલ્યા બાળકો, મીઠી મીઠી ભાષા અને સોરઠી ભાષા, એટલે ખાસ એમાં તો મીઠાશ બહુ હોય, તો એ બધા એ રીતે કર્યું. એટલે આપણે પણ જે બધું માગીએ છીએ એ સામનો કરવા, બંદૂક ધરવા માટે, પણ પ્રેમથી, તો તમે પ્રેમથી યાદ છે આ પત્ર લખ્યા છે, એ મહારાજને પહોંચ્યા છે, અને મહારાજ શ્રીજી મહારાજ એ સ્વીકારે છે. એ નહીં સ્વીકારે તો કોણ સ્વીકારશે? આપણું કોણ છે? એટલે મહારાજે બધું પ્રેમથી આ પત્રો જે હકીકત છે, વાસ્તવિકતા છે, એ બધી લખી છે. તમારે બધાને તને મને ધને સુખી થાવ, અને ભજન ભક્તિમાં મન ચોટે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હિરી સુતાર વગેરે હરિજનો પ્રત્યક્ષ હિરી કહ્યું, બધા હરિભક્તો પ્રત્યે મહારાજે વાત કરી. કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. જો તમે આખી વર્ષ અભ્યાસ કરો, પણ છેવટે પરીક્ષા આવે ત્યારે તમે કાચા છો પાકા છે એ ખબર પડે કે નહીં? કાચા છો પાકા, એટલે મહારાજ પરીક્ષા. મહારાજ શ્રીજી મહારાજ વાત, કાચા પાકા હરિભક્ત

કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, ભગવાન કરવાના છે, વહેલું મોડું થાય પણ કરવાના છે, એ આપણા ઈષ્ટદેવ છે એ કરવાના છે. પણ મહારાજે વાત કરી કે કષ્ટમાં જે ધીરજ રાખે, ધીરજ બહુ મોટો ગુણ છે. નિષ્કવાન સ્વામી આખો ગ્રંથ લખ્યો ધીરજ આખ્યાન, એમાં બધા હરિભક્તો નામો લખ્યા છે જેને કષ્ટ વેઠ્યા છે, ધીરજ રાખી છે, શાંતિ રાખી છે, એની વાત કરી. તો આપણે પણ સીધી મહારાજ આ દવામાં દવા છે, આ બધી દવાની અંદર પરેજી હોય છે, એમાં પરેજી છે. એટલે મહારાજે વાત કરી કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગો યુગ કીર્તિ ગવાય છે. જો આ મહારાજના વખતમાં અને પહેલાં પરોક્ષમાં બધા ભક્તો હતા એની કીર્તિ ગવાતી જ રહેશે. એને જે જે સારું કર્યું, ધીરજ રાખી, આ બધું એની કીર્તિ યુગો યુગ ગવાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણે તો ઊંધું થાય છે, આપણે ત્યાં સત્સંગને અર્થે કષ્ટ વહે છે, સહન કરે છે. એટલે આપણને કંઈ દેખાયું નહીં, કંઈ મળ્યું નહીં. મારાને પ્રાર્થના કરીને મરી ગયા પણ તો કંઈ દેખાય એવું રહે. પણ એ ઉપર ઉપરનું છે. અંદર જે ખરું જીવ પરિવર્તન કરવાનું છે અંદર છે, ઉપર ઉપરની ઉપર તો બધું એક થપ્પડ મારે બીજું મારે અને ભાઈ એ ચાલ્યા જ કરે. અંદરનું પરિવર્તન જેને કરીને પરમનન્ટ શાંતિ, અખંડ શાંતિ તમને રહે, એવી દવા મહારાજ આપવા માંગે છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચા કોઈ પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. મોટા ભાગ્ય ગણાય જેને સત્સંગને અર્થે ભગવાનને અર્થે આમ તો કષ્ટ સહન કરવાની વાત નથી, પણ ભગવાનને અર્થે સત્સંગને અર્થે રાખવા જાય એમાં કષ્ટ પડે તે એ મહત્વનું છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. કેટલી આપણને ઊંધી લાગે મહારાજ, તો મહારાજને ભજવાની જરૂર શું, ભગવાન વાસવાની જરૂર શું, એવા પ્રશ્નો ઉત્પન્ન થાય. તો મહારાજ એ તો મોટા ભાગ્ય છે તમને સત્સંગ કરવાથી, ભગવાનનો પક્ષ રાખવાથી તમને કષ્ટ આવે એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય. હવે આ જો મનાય ને તો કામ થઈ જાય. આટલું આ એ વાક્ય મનાય કે સત્સંગ ભગવાન પક્ષ રાખવા, ભગવાન બાજુ તમને રાખવા, એનાથી તમને મોટો કષ્ટ થાય. અને મોટો કષ્ટ થાય તો વાંધો નહીં, પણ ભાગ્ય મનાય એ કેવી વાત છે. તો જો આપણે આ બધા બધું બધું કરવાનું છે, આ સત્સંગ છે, આ સરકસ નથી. એ તારે બધું ટીંગાટોળી કરે ને બધું એ સત્સંગ છે. અને સત્સંગ કીર્તિ સત્સંગ કીર્તિ તો યુગ યુગ થઈ ગયા